એટલે બહુ મોટી વાત થઈ ગઈ, જેવી તે વાત નથી. અને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે, કામ અહીં એક દિવસે થાય છે. માટે જેને કસર ટાળવી હોય તે તો આ બરાબર બીજો કોઈ સારો જોગ નથી, કસર ટાળવી. બાકી એમને એમ તો બધો જીવી જાય, કસરમય ભરપૂર હોય તો ઉપરના રંગે રાચે. પણ કસર ટાળવી હોય એની વાત છે. જેને ચોખ્ખું ચટ કરવું હોય અને કાંઈ એક લેશ માત્ર પણ કસર રહેવા દઈ નથી, એના માટે આ જોગ છે. બીજો કોઈ કંઈ થાય એવું નથી. સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી દે. મહારાજે 8 મહિના સુધી સારંગપુર કરિયાણી લોયા અને પંચાલા વગેરેમાં સંતને ભેગા કરીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ 15 દિવસ મહિનો રાખીને વાતો કરતા. એમ કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના થતું નથી. એટલે મારે કે વાતોથી બધું થાય, અને આપણે પણ જે જોયો હોય તો આ વાતોમાંથી બધું થાય. 1-to-1 જાહેર સભામાં કે એવામાં કાંઈ ન વળે, પણ 1-to-1 આપણે જે આપણે કોઈના સમાગમથી 1-to-1 સમાગમથી આપણે આ જ્ઞાન થયું છે. તો મહારાજે કહ્યું કે યોગી આપ, અરે મહારાજે કહ્યું કે મારા સંતો બધા ફરીને આવે ગામડે અને પછી મારા 15 દિવસ રાખે, મહિનો રાખે, પણ વાતો કરે. એમને એમ નહીં, ખાવા પીવા તો બધું છે જ, પણ વાતો કરે, અને વાતો કરીને જ અજ્ઞાન ટળે. સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી છે. સંસારમાં સુખ જેવું જણાય છે, પણ તેમાં તો દુઃખ છે. સંસારનું સુખ આપણે ગમે છે, એમાં વૃત્તિ ખેંચાય છે, એ બાજુ જવાય છે. પણ મારે કે ભલે તમે બધું થાય છે, વૃત્તિ ખેંચાય છે, 25 વિષયમાં વૃત્તિ જાય છે, પણ એ દુઃખદાયક છે. મહારાજના વચન છે, સ્વામીના વચન છે, એટલે આપણે એમાં વિશ્વાસ રાખીને પાછા વરવું. સંસારમાં સુખ જેવું જણાય છે, પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઈયર પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂખા નહીં રહેશે. એમ આપણે એવું જ છે, આપણે સંસારનું સુખ મનાય છે, પણ અંતે દુઃખનું કારણ છે, મહાદુઃખનું કારણ છે. પણ આપણને અજ્ઞાન છે એટલે આ સમજાતું નથી. પણ જ્યારે જ્ઞાન થશે, સમજણ આવશે, ત્યારે સમજ પડશે, અને પછી 5 વિષયમાંથી વૃત્તિ પાછી હટી જશે, અને દીઠું નહીં ગમે, અને પછી એ કહેવું તો પડે, રહેવું પડે, બધું વ્યવહાર તો કરવો પડે, પણ એમાં મન ન જાય. મન દ્વા સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, યોગીઓપા અને શાસ્ત્રી મહારાજ કેવું હતું, ભલે ભલે વ્યવહાર બધું કરે, કેટલું બધું વ્યવહાર કરે, પણ તોય એમાં મન પરવાયેલું નહીં, મન ઉખડેલું જ રહે. એટલે એમાં આપણે પણ મહારાજે કહ્યું કે આવું જ કરવાનું છે. વ્યવહાર તો કરવો પડે, વ્યવહાર બધું આ સાફસૂફી ના કરે તો ઢગલો થઈ જાય કચરાનો. રસોડામાં રસોઈ ના બનાવે ભંડારી તો આપણે શું ખાવાનું, એટલે એ બધું કરવું જ પડે, પણ એમાં મન ન દેવું.

તો ભગવાનમાં રાખવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. જોયું સ્વામીને એક દ્રષ્ટાંત આપીને આપણા ખરેખર મુદ્દા ઉપર વાત કરે તેમ જે કથા વાર્તા પ્રશ્નોત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે, કથા વાર્તા પ્રશ્નોત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે. આપણે જોઈએ છીએ, આપણે પોતાનો અનુભવ છે, તેમાં બળ આવે પણ તે વિના બળ ના આવે ને જે આરસું થઈને બેસી રહે તેને શું સમાસ થાય. એટલે આરસું અહીંયા આરસુંમાં બધું વ્યવહાર પ્રધાન થાય એ આરસું કહેવાય. એમાં કથાવાર્તા કરવાની વાત છે, એ કથાવાર્તા કરે તો એમાં બધું બળ પમાય, આગળ વધાય. સ્વામિનારાયણ ભગવાનની જય. હા, પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ સુંદર મંદિર ભેટ આપ્યું છે અને અમને દિશા બતાવી. બીજી ત્રણ દિશા હોત. આ પશ્ચિમ દિશામાં આપણને સ્વામીએ કહ્યું કે બહુ જોવા જઈએ તો યથાર્થ છે. બીજી દિશાઓમાં આપણને મજા ના આવત અને આ દિશા જે સ્વામી બાપાએ આપી છે એ ખૂબ. અને એમને એમ કરતાં 10 વર્ષ વીતી ગયા અને એમાં બધા ઘણા બધી આપણી એક્ટિવિટીઝ જોઈ, જાત જાતની સામાજિક, તબીબી અને જે એટલે જે અહીંયા આવતા દરેક લોકોને સમાસ થયો છે. જે આયા પરદેશી હોય, અહીંયા અમેરિકન હોય, બીજા બધા, પણ દરેકને સમાસ થયો છે. અહીંયા મંદિરમાં આવે એને ઘણું બધું લાભ થયો છે. અને આપણે આ 10 વર્ષ આપણે થયા અને એમાં જાત જાતનો જો આ મૂળ તો સત્સંગનો વિકાસ થયો. આપણે નાનું હતું મંદિર અને ત્યાંથી વધતું વધતું આપણે આ જગ્યાએ આવ્યા અને 10 વર્ષમાં ખૂબ સત્સંગ વધ્યો છે એ આપણે જોયું. અને બાળકો જે 10 વર્ષ પહેલાં હતા, જન્મ્યા હશે એ આજે 10-10 વર્ષના થઈ ગયા અને બીજા બધા. અને પણ જે મંદિરમાં આવે એને સમાગમ થાય સંતોનો અને જે કાર્યકરો એના દ્વારા પણ સત્સંગ ખૂબ વધ્યો છે. એટલે હું તો આ મંદિરનો હેતુ ભગવાનમાં શ્રદ્ધા બેસે, ભગવાનમાં વિશ્વાસ આવે એ છે. એટલે દરેક જે આવે, પરદેશી હોય, અમેરિકન હોય, એને પણ કંઈક ફેરફાર તો થાય. એને અને એવા જ લોકો આવે જે જેને શ્રદ્ધા હોય, કંઈક ભગવાનમાં આસ્થા હોય, એ લોકો જ આવે અને બધાને સમાસ થયો છે. પછી જો આ મૂળ ભગવાનમાં શ્રદ્ધા બેસે એટલું જ કામ છે મંદિરનું. અને આ સંતોએ આપણે ભગવાનમાં શ્રદ્ધા બેસે એ તો
પૂર્વના સંસ્કારની વાત છે, પણ છતાંય સંતોએ વિચરણ કર્યું અને હરિભક્તોએ પણ વિચરણ કર્યું. હરિભક્તો બધે કિશોર કિશોરીઓ અને જે યુવકો યુવતીઓ બધાએ આ સત્સંગ વધારવામાં બહુ ફાળો, મોટો ફાળો આપ્યો છે. પણ મૂળ છે જો આપણા માટે તો બહુ લાભની વાત છે, કેમ કે જે ભગવાન જે સંત જેને પામવા હતા એ આપણને પ્રત્યક્ષ મળ્યા છે એ બહુ મોટી વાત છે. નહીં તો ઉપર અંધરતાલ આપણે ગમેલી સાધના કરીએ, ગમેલું બુંબાળા પાડીએ, રાડો પાડીએ, સુકાઈ જઈએ, તપ કરીએ, બધું, પણ એ કંઈ કામમાં આવતું નથી. અને જ્યારે આપણે તો બહુ જ મોટી વાત થઈ, બહુ એટલી મોટી વાત થઈ ગઈ આપણી કલ્પનામાં ના. નિષ્કવાન સ્વામી જાતે કહ્યું કે ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મલ્યા મહારાજ. આ અણચિંતવી સુખ આવી ગયું. નિષ્કવાન સ્વામી જેવા એટલા જબરજસ્ત ત્યાગી હતા, એમને પણ આશ્ચર્ય થયું કે જે મહારાજનો ભેટો થતો. એટલે આ બહુ મોટી વાત છે. એટલે ભગવાનના શ્રદ્ધા આપણને તો બહુ મોટો લાભ થયો છે. મહારાજ સ્વામી આવ્યા પૃથ્વી ઉપર અને પશ્ચિમમાં દ્રષ્ટિ કરી અને પ્રમુખ સ્વામી પધાર્યા, અને જો આપણને કેટલો લાભ થયો એ લાભની વાત થાય એમ નથી. આજે પ્રતીતિ આવે અંદરમાં અને જે એનાથી જે અંતર ખીલે, અંતર જાગૃત થાય અને બધું બધું જ બ્રહ્મવિદ્યાનો એકડો, બ્રહ્મવિદ્યાને એમાં પાર પામી ગયા આપણે. એટલે શ્રીજી મહારાજ સ્વામી પોતે આવ્યા અને ખૂબ દયા કરી, આપણને આ મનુષ્ય દેહ ધરીને આવ્યા અને એમાં આપણા જેવા થયા અને આપણને ખૂબ સુખ આપ્યું. અને જે જેને ઘણા હજારો લાખો 20 લાખ મારાના વખતમાં સત્સંગી થયા એ બધાને પ્રતીતિ આવી કે આ ભગવાન છે, એ બહુ મોટી વાત છે. મનુષ્ય રૂપે આવે અને પૂર્વે આપણે જોયા પૂર્વે અવતારો એમાં પ્રતીતિ ના આવે, અને વર્ષો ગયા પછી મંદિરો થયા બધા થયા, પણ મહારાજના વખત તો મહારાજની હાજરીમાં 20 લાખ સત્સંગી બધા મહારાજનું ભજન કરતા, એક બહુ મોટી સિદ્ધિ. અને ત્યાર પછી ગુરુ પરંપરામાં આપણે ગુણાતીત ગુરુએ આપણને આ લાભ આપ્યો. એટલે એ લાભની વાત આંતરિક છે, આ ઉપરથી દેખાય નહીં. અને આપણે જો મહારાજે પોતે વાત કરી કે આ સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. એટલે આવા મહારાજ પોતે છુપી રીતે આવ્યા સામાન્ય, અને આપણને બધાને પણ સામાન્ય બનાવ્યા, અને એમાં જ મજા આવે. એમાં જ જે કામ મહારાજને કરવાનું હતું એ થયું, અને બીજી રીતે ના થાત. જો મહારાજ એકદમ અધરતા લાયા હોત, એકદમ ધડાકો થયા અને મહારાજ તે આપણને ભૂત લાગે કે ગઈ બધું લાગે એ ના થાય. મહારાજે બધી રીતિ અપનાવી છે, ભક્તિ માતા અને ધર્મદેવ થકી એમને પ્રગટ થયા, કુટુંબ બધું આવ્યું અને બધી એ રીતે. જો મહારાજ 500 પરમહંસ હતા એમાં અડધા તો મહારાજને મોચી માનતા, અડધા સંતો, અને બીજા
કંઈક કંઈક મહારાજની નાતીમાં શંકા કરતા હતા, મહારાજ બ્રાહ્મણ નથી એવું બધું કરતા. પછી મહારાજને કુળ તેડાવવું પડ્યું, બે સંતોને મોકલ્યા છપૈયા અને બધા ઈચ્છારામ ને રામપ્રતાપભાઈને બધા આવ્યા, પછી મહારાજને પ્રતિતિ આવી. એટલે જો મહારાજ બીજી કોઈ રીતે આવ્યા હોત તો આપણને ગોઠત નહીં, પ્રતિતિ ના હોત, બધું બીજું થાય. પણ મહારાજે જે મનુષ્ય રૂપે ધારણ કર્યું અને એ રીતે આપણને આ બધું લાભ આપ્યો, અને લાભ ચાલુ છે. એટલે આપણને ખૂબ આનંદ છે. અને જો અંતરમાં આપણને આનંદ છે, પ્રતીતિ છે એનો આનંદ છે, બીજી કોઈ વાતે આપણને આનંદ ના રહે. બીજું આ દેહનું ગમે એવું થાય અને થયેલું છે, આ સંતોને પરમહંસોને કેટલા માર માર્યા, ઓલા સંન્યાસી એ બધું માર ઝોડ કહીને કેટલા 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને, 800 એટલે એ બધું કર્યું. પણ બધાને આ પ્રતીતિ હતી, આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે, એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. એટલે આપણને પણ આ ગુરુ પરંપરામાં ગુણાતીત ગુરુએ આપણને લાભ આપ્યો છે. શાસ્ત્રી મહારાજે કેટલો લાભ આપ્યો, આપણે આ દિશા બદલી નાખી. આપણે ક્યાંય સત્સંગ ના હોત તો ક્યાંય રખડતા હોત અને સુઈ કરતા હોત, પણ સત્સંગ મળ્યો અને શાસ્ત્રી મહારાજના પ્રતાપથી, શાસ્ત્રી મહારાજે યોગી વ્યાપાર પ્રમુખ સ્વામી મહારાજ એમને બધી ખૂબ દયા કરી અને આ સત્સંગ આપણને આપ્યો. તો આ સત્સંગ આપણને દ્રઢ કહીને રાખજો, પાક્કું રાખજો, સત્સંગ મુકતા નહીં. મહારાજે કહ્યું આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. કેટલી મોટી વાત, આનંદ બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડનો રાજા હોય બધું, કેટલું 14 લોક ને બધું કેટલી બધી ધામધૂમ થાય. પણ આનંદ બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. એટલે આપણે આ બધા જેટલા જે છીએ, અહીં બેઠા છીએ, બધાનો સત્સંગ થયો છે તો આપણે આનંદ બ્રહ્માંડનો રાજા કરતાં મોટા થયા, એટલી વાત તો ચોક્કસ છે. પણ આ મનુષ્ય રૂપે છે અને મહારાજનું આ બધું કાર્ય છે, માસ્ટર પ્લાન છે કે આ રીતે આપણને મોક્ષ અપાવવું. આ બીજા કોઈ ફંદમાં પાડવા નથી, પરચા પરચી આપવા નથી અને બીજું કોઈ નહીં. એક સીધા મહારાજમાં જોડાઈએ, નિર્વાસનિક થઈને, અતિ નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાઈએ અને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરીએ, એ હેતુ છે. એટલા માટે આપણને આ બધા આ જે સત્સંગનું જે આ સમજણ હોય, આ સત્સંગમાં જે જેને આ સમજણ આવી જાય એ એકાંતિક થઈ ગયું, એ કોઈ કાંઈ બાકી રહે નહીં. એટલે આપણે બધા મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા, આજે છે. અને આપણને એટલે આવી રીતે સત્સંગ છોડતા નહીં, એક તો એ વાત છે. અને ગમે થાય, મુશ્કેલી આવે, એમને એમ તો પંખા ફરતા હોય, ગાડીઓ ફરતી હોય, એમાં તો પ્રતિતિ હોય. પણ આપણે ગમે મુશ્કેલી આવે, ગમે દુઃખ આવે, ગમે બધું આગું પાછું થાય, પણ સત્સંગ છોડતા નહીં. આ તો આ 10 વર્ષનું આજે આપણે આજે એનું ફળશ્રુતિ આ છે. સત્સંગ જેને જેને રહ્યો એનું કામ થઈ ગયું. અને બીજા બધા બીજા દેખાય સુખી પણ એમાં માલ નહીં. અને આપણે સત્સંગી દુઃખી લાગે પણ બધું રહસ્ય બધું હાથમાં આવ્યું છે. અને આ જે આપણે આત્મરૂપે વર્તવાની વાત છે અને ભગવાનની ઉપાસના કરવાની વાત, એ બધું આવી જાય છે.
अरे बीजा वाला तो फीफा वाला क्या है, मतलब गम आलोक मतलब सुखी देख, मन थी कोई सुखी नहीं, तन थी हो पर मन थी तो केटलो बधा बगाड़, केटलो बधु एनु मन होय, कादो वालू होय, खरडायल होय, पण ए લોકો એને સુખી માને, પણ સત્સંગની ભાષામાં સત્સંગ દ્રષ્ટિએ જોવા જઈએ, સત્સંગની સમજણ જોવા જઈએ તો કોઈ દુઃખી સુખી નથી દેખાય છે. અને મહારાજના તો બધા માયાનું કાર્ય, જે માયાનું તંત્ર છે એ કોઈ સુખી થાય નહીં. અને મહારાજ સ્વામી અને મુક્તો આ ત્રણ છે, અને એમાં જો પ્રતીતિ આવી ગઈ, પ્રતીતિની વાત તો બાજુમાં રહી, પણ એમની પંક્તિમાં પણ ભરવાનું છે. મહારાજ સ્વામીને મુક્તો એની પંક્તિમાં ભરવાનું છે. અને એ જ મહારાજ બધું આયોજન કર્યું છે, એકાંતિક ધર્મની વાત એ રીતે કરી છે. એટલે આપણે ખૂબ બળમાં રહેવું, હિંમત રાખવી, અને આજ અહીં આ લોકનું સુખ અને બધું દુઃખ એ બાજુમાં મૂકી દઈને એક સત્સંગ પ્રધાન આપણે રહેવું. સદાનંદ સ્વામી મહારાજની

જ્ઞાની, ધ્યાની, ધર્મ વૈરાગ અને ભક્તિવાળા પણ હોય, ટોપમોસ્ટ એકાંતિકની વાત. જ્ઞાની, ધ્યાની, ધર્મ વૈરાગ અને ભક્તિવાળા હોય પણ, પરંતુ શ્રીહરિના મનુષ્યચિત્ર દેખીને ચિત્ત ભ્રમે નહીં તેવા ભક્તો દુર્લભ છે. ભગવાનને સંત હજુ તો કઈ સંતો કરવાના જ નથી, પણ એ મનુષ્યચિત્ર કરે અને ભગવાન. મહારાજ યોગી આપા કહેતા કે આપણે મહારાજના વખતમાં હોત તો ઘર જાય. ભગવાને એવું ચરિત્ર કર્યા એટલે મુશ્કેલ હોય. ઘર કદાચ સસ્ત મૂકી ના જઈએ, પણ શંકા કુશંકા, શંકા કુશંકા તો થાય જ. પણ મારે કીધું કે ભગવાન અને સંત ના, પરંતુ શ્રીહરિના મનુષ્યચિત્ર દેખીને ચિત્ત ભમે નહીં તેવા ભક્તો દુર્લભ છે. ગયા ગાઠા આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા મુદ્દો આવી ગયો. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. એ બીજી બધી નિષ્ઠા, ધર્મનિષ્ઠા, વૈરાગ નિષ્ઠા, બધી નિષ્ઠા હોય. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા, કીર્તિ માટે ધન અર્પણ કરનારા, પણ મારું નામ આવે, લોકો જાણે એ બધું હોય, એ ભાવથી ધન અર્પનારા હોય. કીર્તિને માટે પણ ધન અર્પનારા, અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. તપ તો એવા બધા કરે છે, આપણે હાથા વગેરે બધા. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા હોય તથા કઠિન તપ કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધર રાખી અંત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ ઊંચા કરનારા હોય તથા 12 વર્ષથી હાથ અધર રાખી અંત્યાગ કરનારા, અંત્યાગ પછી ખાલી ઝાપટા નહીં, એક હાથથી ઝાપટા નહીં, એક હાથથી અન્નનો ત્યાગ કરનારા હોય તથા વાયુનો આહાર કરનારા હોય. બસ હવા, ઓક્સિજન, બસ બીજું કાંઈ નહીં. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવ જાપ કરનારા, ખાનારા. ભૈરવ જાપ તો ગિરનારમાં એક ટેકરી છે બહુ ઊંચી, ત્યાંથી ઓલા ઢોલી ઢોલ વગાડે અને એને જમ્પ મારવાનું, તો 1 માઇલ હોય, 1 માઇલ નીચે ભૂકાણ નીકળી જાય. એટલે એવા બધા ભૈરવ જાપ ખાનારા. પંચાગ્નિ તાપનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, અગ્નિમાં પગે ચાલી તીર્થ કરનારા, એમ પોતપોતાની રૂચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. અને મનસ્વી
કોઈ શાસ્ત્ર કોઈ આધાર નહીં, બધું મનમાં આવે એ રીતે ઉપડે અને માને કે આમાં મારું કલ્યાણ થશે. આત્મનિષ્ઠા ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધ્ધર રાખી અંત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવ જાપ ખાનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, પગે ચાલી તીર્થ કરનારા એમ પોતપોતાની રુચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. બહુ સમજવા જેવી વાત છે. સ્વામી કે 10 પગથિયા ચડો મંદિર રોજ જાઓ એ કઠણ પડે, અને ગિરનાર ચડી જાય, મન ધારો હોય ગિરનાર ચડી જાય. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગ રુચિથી મોક્ષ માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ પડે છે. ભગવાનને સંત એ જરાક મરોડે ને. જો ખિમ્યાનંદ સ્વામી હતા, બહુ તપ કરતા, વર્ષોથી તપ કરતા, ધારણાપણા કરતા હતા. પછી મુક્તાન સ્વામીને દયા આવી કે આ મહારાજ આને મુકાવે આ ધારણાપણા, અને ભગવાન છે મળ્યા છે, તપ કરવું પડે, પણ આટલું બધું નહીં, ભગવાન મળ્યા છે એટલે ભગવાનમાં જોડાય અને તપ વ્રત ઓછા કરે એ ભાવનાથી મુક્તાન સ્વામી મહારાજને વાત કરી. મહારાજ આ ખિમ્યાનંદ બહુ તપ કરે છે, ધારણાપણા કરે છે, હવે તમે મળ્યા હવે એને મુકાઈ દો. મહારાજ કે અમે ક્યાં ના પાડીએ, તો લાવજો. અને મહારાજ પાસે ખિમ્યાનંદ સ્વામીને લઈ ગયા, અને તે દિવસ એમને ઉપવાસ હતો. શ્રીજી મહારાજે કહ્યું ખિમ્યાનંદ આજથી તમે આ તપ વ્રત મૂકી દો, અને તમે ચાલુ રાખો તપ વ્રત, અને જેટલું ફળ મળે એટલું ફળ તમને આપું છું. હવે તમારે 1 કરોડ રૂપિયા દેવું હોય પછી તમને કહે કે તમે મૂકી બધું માફ, તો કેટલી બધી એવી વાત કરી મહારાજે કે તપ વ્રત જે કરો છો તમે એનું ફળ તમને મળશે, પણ આ તપ વ્રત મૂકી દો. તો શું બોલ્યા, હા થાર રૂપી માયા આવી. હવે મુક્તાન સિંહને 1% ભાર થઈ ગયો કે આ જાળવાએ તપ કરે છે, તું શું કરે છે. એટલે જા સમજે નહીં તો કે આપણે તો તપ કરવાની વાત ધામધૂમથી કરી, એવી આજ્ઞા પડાય તમને કહે કે આજે એકાદશી હોય જાય તો આપતા તો મારા જે આજ્ઞા કરી હોય કે હોય જાય ડબલ જાપટ ચૂરે ચૂરા કહી નાખી એક જ. પણ આવા હોય જે જો સ્વામીએ આપણે કહ્યું ના અને ઉપવાસ કરવાનું કે તો કઠણ પડે. પણ એમની આજ્ઞા જે કરે જે વાત કરે એ કરવાનું. અને એ સ્વામી મહારાજ જે વાત કરે છે, સત્પુરુષ વાત કરે છે, એ
મિલિટરી કાયદો નથી, એ તમને જાણીને હેરાન કરવાનો નથી. એ આજ્ઞા કરે છે કે તમે ઉત્કર્ષ થાય, આગળ વધો મોક્ષ માર્ગે, એવી રીતે આજ્ઞા કરે છે. બીજા તો આજ્ઞા કરે પોતાને રોવા જવા જમાવવા માટે. વિજ્ઞાન દસ યોગી આપણને હેરાન કરે, વગર લેવા દેવા, ઉપવાસ કરાવે, આ કરાવે, તે કરાવે, મારે. તો યોગી આપે તો દીવ ભાવ લેશ માત્ર, કોઈને પોતાના અવગુણની વાત કરી નથી. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. રુચિ પ્રમાણે કરવા ગિરનાર ચડી જાય, પણ દસ પગથિયા ના ચડે મંદિરના આજ્ઞાથી, કે આ દસ પગથિયા માથું ખંજર. ગિરનાર સવારના 3 વાગે ઉઠીને ચડી જાય. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ છે. બીજી બધી વાર્તા સુલભ છે, બીજી બધી વાર્તા સુલભ છે. એટલે પોતાના મનમાં વસે ને એ પ્રમાણે કરે, કઠણમાં કઠણ થતા કરે અને સહેલું પડે. અને ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે કરવું પડે, બહુ કઠણ પડે. બીજી બધી વાર્તા સુલભ છે, પણ મનુષ્ય ચરિત્રમાં મોહ ના થાય એ બહુ દુર્લભ છે. એવો તો કોઈક એકાદ મળે. સીધી માના વખતમાં સંશય બધા થતા, પણ મહારાજનો પ્રભાવ બધું એવી એવી રીતે હોય તે ખેંચી જાય. એટલે પછી શંકા થાય ટળી જાય, શંકા થાય ટળી જાય. એટલે મહારાજનો પ્રભાવ એવો હતો એટલે એવી રીતે કરતા. સત્સંગમાં મન ધાર્યું કરતા હોય, સત્સંગ મન ધાર્યું કરતા હોય ને નિશ્ચયવાળા હોય તેવાને ભગવાનને મોટા સાધુ બાળક જાણી જાળવી લે છે. હોય હવે મન ધાર્યું, સમજ ના પડે, મન ધાર્યું થઈ જાય, પણ ભગવાનને સંત એને બાળક સમજી જાળવી લે. જેમ બાળક અંધ રોગી કે ગાંડો હોય તેના માતા પિતા જાળવે છે. અમારે મુંબઈમાં લલિતભાઈ ભાવસાર હતા, એના 2 દીકરાઓ બંને ગાંડા, અને ગાંડા તો હદ પાર. અમે એમને ઘરે ગયા હતા અને ઓલા નાસ્તો પીરસ્યો છે, એક સુરવીર આવ્યો, બધી થાળી નીચે ફેંકી દીધી. 3 મારો તો કોઈને વાગ્યું ભગવાન જાણે, પણ કંટ્રોલમાં જરાય કંટ્રોલ ના રહે, એ બુદ્ધિ ચાલે. પણ એક બાળક જતો રહ્યો હતો એની મારે કંઈ, એટલો તો શોખ થયો હતો લજભાઈ જો મહારાજ કહે ને. જેમ બાળક અંધ રોગી કે ગાંડો હોય તેના માતા પિતા જાળવે છે. આવા હવે બીજાનું બાળક હોય ના જાણે, પોતાનું બાળક હોય. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. ગમે હોય જોઈજો તમે. આ પશ્ચિમની ભૂમિની વાત જુદી છે, પણ આપણા લોકો બધા સાચે ગમે હોય આપણે જોઈએ છે. આવે છે આપણે આપણે શું કરીએ બધાને પાસ.
હા, વ્યક્તિગત મુલાકાત કેટલા એવા હોય છે, પણ એના બાળક કે આના માટે એટલી આત્મબુદ્ધિ હોય કે બી બધું ભૂલી જાય, એનું બાળક જ દેખાય. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. મન ધાર્યું વર્તતા હોય, મન ધાર્યું વર્તતા હોય તેના પ્રત્યે ભગવાન અને સંતને અરુચિ થતી નથી, કારણ કે તેઓ માયા પરના અલૌકિક છે. ભગવાન માયા પરના અલૌકિક છે એટલે આ બાળક જાણીને એને મન ધાર્યું કરનારા હોય, એને બાળક જાણી અને સાચે. ભક્તને પોતાના જાણી અરુચિ નથી કરતા, તે જ તેમની અલૌકિકતા છે. ભગવાનની અલૌકિકતા, બસ ભગવાનનો સંબંધ થયો, બીજું કાંઈ જોવે નહીં. ભગવાન અમે યોગી આપા, મને કોઈ દિવસ એવું કર્યું નથી કે તમારા પર દ્રષ્ટિ છે, એવું કોઈ વાત કરી નથી ક્યારેય. પણ આપણને લાગે દ્રષ્ટિ છે, વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે. વિધિ નિષેધ લોપે રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે. આટલું ફેર, ઓલા બીજા મિલિટરી જેલર હોય એ સજા કરે છે, પોતાના જાણી નથી કરતા લીધે જાણે, પણ મહારાજ પોતાના જાણીને અવશ્ય શિક્ષા કરે છે, કેમ કે બગાડ થાય, બીજા હજારોને ઊંધી પ્રેરણા મળે, એટલે એ શિક્ષા તો કરે છે પણ પોતાના જાણીને. બિલાડી હોય ને એ ઉંદરને જુએ, પકડે, એક ઝપટ મારે તો બે કટકા કરી નાખે, પણ પોતાના બચ્ચાને મેં નજરે જોયું છે. અમારા અક્ષરભુવન બે બચ્ચાને પોતાના મોઢામાં લે, બે બચ્ચા નાના હતા, અને 5 ફૂટનો કૂદકો માર્યો. હવે મસલ કેટલા બીડાય તમારે, અને ઘા તો વાગે પણ એક ટાંકડી જેટલો લોહી નીકળ્યું નહીં. એવી તો કેવી રીતે પકડે આપણે ખબર ના પડે. આમ હોય પણ અહીં સુધી લાવે, એને દબાવે નહીં, પ્રેશર એમાં એને મસલ ઉપર આવે, પ્રેશર ના આવે. એટલે એ બધા પ્રાણી જે સિંહ છે, સિંહ બધાને રંજાડે, બધાને વેર વિખેર કરે, પણ પોતાના બચ્ચાને કેટલી દયા હોય એના પર. એટલે મહારાજ વાત કરે છે, વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે છે. શિક્ષા ન કરે તો ભક્ત કોટીમાંથી પશુ કોટીમાં જતો રહેશે. આ તકલીફ છે, શિક્ષા ન કરે લેવલ નીચે જાય, પશુ કોટીમાં મનુષ્ય પશુ કોટીમાં જતો રહે. એટલે ભગવાનને આ પણ દયા કહેવાય, શિક્ષા કરે છે ને એ પણ દયા કહેવાય, નહીં તો આપણે તો ઉતરતા ઉતરતા ક્યાંય જતા રહે. એટલે જે મહારાજ પ્રાયશ્ચિત કરવાનું કહે છે, સંતો પ્રાયશ્ચિત કરવાનું કહે છે, બધું કહે એ અવશ્ય કરવું, પ્રેમથી પ્રીતિપૂર્વક કરવું, ત્રાગા ના રહે, કે આપણા લાભમાં જ છે. સેદાન સાંઈ મહારાજની

ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આજનો વિષય છે સહન કરે તેને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. કીડીથી તે કુંજા લગીન દરેકને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પણ મળતી નથી. પરંતુ ભગવાન સ્વામિનારાયણે આપણને સુખનું સાચું એડ્રેસ આપી દીધું. મહારાજ કહે છે કે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે, અને એ મેળવવા માટે થોડુંક આપણે સહન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે હરિચરિતામૃત સાગરની અંદર સહન કરવા માટે જે વાત કરી છે એને આપણે યાદ કરીશું. જે પુસ્તક તરીકે બહાર પડ્યું, રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. મહારાજ શું કહે છે? ગઢપુરમાં શ્રીહરિ કહે છે, હરિભક્તો સંતોના કડવા વચન અને અપમાન સહન કરે તે મોટો હરિભક્ત છે. સત્સંગની સમજણ જેટલી કંઈ છે તે સગરી સહનશીલતામાં છે. જેમ જેમ સહન કરે તેમ તેમ મોટો વધતી જાય છે. સહન કરો, બસ સહન કરે તો એમાં આપણી મોટો વધતી જાય છે. બીજું મહારાજ શું કહે છે? શ્રીહરિએ પત્રમાં જણાવ્યું, હરિજનો પ્રત્યે કહ્યું, મિથ્યા સુખ માટે લોકો અગણિત દુઃખ સહન કરે છે, કરે છે નથી કરતા. શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય, પણ કે લે ઘઉંમાં પાણી વાળજે, જો રાખ આખી રાત પાણી વાળીશ તો હરમાં 100 રૂપિયા આપશું, તો એની ઠંડી ઉડી જાય, ભૂખ ઉડી જાય અને તરસ ઉડી જાય, મથ્યા કરે. અર્થ માટે એટલું મહારાજ મથે છે. એટલું જ જો ભગવાન માટે, સંત માટે સહન કરે તો એનું અનંત ગણું ફળ મળે છે. એટલે યોગી મહારાજ તો ઘણી વાર સર્વ સંતો હરિભક્તોને કહેતા કે ખંભું એ જ સાધુતા. વરી શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે ભૂપેન્દ્રભાઈ, 10 પ્રકારની ભક્તિ પણ કહી છે, પણ યોગી મહારાજ કહેતા ભેળા ભક્તિ. ગવાર નહીં, તુરિયા નહીં, કારેલો નહીં, દૂધી નહીં, પણ ભીડા ભક્તિ. આ તમને ભીડા ભક્તિ છે, બેહાડી રાખવાના છે. બાલ મંડળ હોય, કિશોર મંડળ હોય ને તો જગા પર ઉભા કરીએ, બેહાડીએ, પછી ઉભા કરીએ, બેહાડીએ. હવે તમને ક્યાં ઉભા કરવા? અમારા જેવા તો તમારે કઈ છોકરો છે, છોકરા ને છોકરો છે લ્યા, તો સાંભળજો. કંઈક જો શબ્દ લઈને જશો તો જીવનમાં પરિવર્તન આવશે. માણસ પૈસા માટે કેટલા બધા દુઃખ સહન કરે છે, માન અપમાન બધું સહન કરે છે, પણ અહીં ઘણી નથી કરી શકતું. તો યોગી માનો પ્રસંગ કહીએ, યોગી બાપા અહીં લીમડીમાં બિરાજમાન હતા, અને જવહરભાઈ દિવાન ચોકવામાં છે. તો યોગી મહારાજ સદગુરુ નિર્ગુણદાસ સ્વામી પાસે આવેલા, સાથે એની જોડમાં. તે જવહરભાઈ દિવાનને મળવા ગયા ઓફિસમાં. તો દિવાન સાહેબ ઓફિસમાં બેઠા હોય અને સંતોને બોલાયા, નિર્ગુણ સ્વામી યોગી મહારાજ ઓફિસમાં ગયા. હવે પેલા પટાવાળાને બોલાવો હોય તો સાહેબ પાસે બોલે તો સાહેબને ઘરે થઈ જાય, એટલે સાહેબ આમ ઘંટડી દબાવે, એટલે પેલો પટાવાળો આવે. બોલવાનું નહીં, પટાવાળે એમ બોલવાનું નહીં, ઘંટડી જ મારે આમ. ને પેલો આઈનું ઉપર આમ સલામ, યોગી વાગ આમ તાજી સલામ આમ. પછી થોડીક વાર થાય ને સાહેબ આમ જ કરવાનું, 2 વાગે બાર, એટલે લાવે આમ સલામ ભર્યા, તાજી સલામ, ચાલ પાણીનો ગ્લાસ લાવ. પાછું ફરી બેડા શું કરવાનું? ઉનાળાનો વખત આવા પંખાઓ ચાલે, પેલી દોરી ખેંચે, દોરીવાળા પંખા.
એ લગભગ 15 મિનિટમાં 5 વાર આમ બેલ માર્યો સાહેબે, અને પેલો આવે આમ તાજી સલામ કે જા સાહેબ બલ્લા. તો બાપાએ પૂછ્યું, એટલે શું પગાર? કે 5 રૂપિયા લ્યો. પણ સલામ કેવી કેવી? તાજી. ભાઈ આપણે એવી તાજી સલામ થાય શેના માટે? પૈસા માટે. બધું કરે છે લોકો, બધું સહન કરે છે. અહીં સત્સંગમાં સહન નહીં કરવું. તો નો પેઇન નો ગેઇન, સહન કર્યા વિના કશું મળતું જ નથી. શ્રી કૃષ્ણ ભગવાને એટલે જ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, સુખ દુઃખ તડકો છોંયડો માન અપમાન બધું આવવાનું, પણ તાન તિતિશસ્ય ભારત, તે સુખ દુઃખ માન અપમાન તું સહન કર. અને સહન કરવાથી યોગી બાપાએ આપણને સૂત્ર આપ્યું છે યોગી ગીતામાં. કોઈ આપણને કટાક્ષથી કહે, કોઈ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું, તેને ક્ષમાનો ગુણ કહે છે. ક્ષમા કરવાથી પોતાના હૈયામાં પોતાના અંતરમાં અખંડ આનંદ વર્તે છે. અને મોટા પુરુષ શું થાય કહો? ખાલી વાક્ય પૂરો. ગટર ભાઈ છે કે વ્યવસ્થામાં છે? મોટા પુરુષ જીવમાંથી રાજી થાય છે. એટલે સહન કરવું પડે. આપણે બધું આ લોક માટે કરે, બધું કરીએ, પૈસા માટે કરીએ, બહેરાઓ માટે, છોકરાઓ માટે, બધું સહન કરીએ છીએ, પણ એ સત્સંગમાં સહન નથી કરતું. પણ સહન કરીએ સત્સંગ માટે, ભગવાન માટે, તો બધું થાય. દીકરીનો લગ્ન હોય તો આખી રાત ઉજાગરા કરે, લો આખા ઉજાગરા કરે, તે ઉજાગરો જ કહેવાય. પણ સત્સંગ માટે, કથા વાર્તા માટે, બ્રહ્મદર્શનનું કથા વાર્તા હોય અને એમાં તમારે એ જાગરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? જાગરણ. અને પેલો શું કર્યો? ઉજાગરો. કરવો જ પડે ને, તે ઉજાગરા કરવાના. આ સત્સંગ માટે તમે કરો ને, એ જાગરણ કર્યું કહેવાય. માટે મહારાજ કહે છે કે આ સુખ દુઃખ આવે એને સહન કરવું. સહન કરે છે તેટલું દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરતા નથી. સહન કર્યા વિના સુખ મળતું નથી. કોઈ પણ વસ્તુ તમારે જોવી જોવું હોય તો થોડુંક તો સહન કરવું પડે. પૂરણપૂરી ખાવાની હારી લાગે, પણ પૂછી જુઓ માસીબાને બનાવવું તો કેટલું બધું તૈયારી કરવી પડે એની. અને ખાવા તો 10-15 મિનિટ લફાંગને ઉતરી જય સ્વામિનારાયણ. પણ એ પૂરણપૂરી બનાવવી હોય તો કોઈ પણ વસ્તુ બનાવે એનું કિંમત ચૂકવવી પડે છે. આ તો સારું છે, ભગવાનની દયા છે, તૈયાર ભોજન છે, રસોઈ તૈયાર છે. હે અમારા યોગી સ્વામીએ અને સંસારું કોઠાએ તૈયાર રાખ્યું. પણ અમે પહેલાં ગામડે આવતા અહીં પોંદડી જઈએ ને જોભારા જઈએ ને મોજીદર ને નવા ગોમને નાગનેશ ને ઓહો હો કંથારિયું અચાડું ચચોણું. તો સ્વામી છોકરો ખાય એવું કરો, છોકરો ખાય એવું કરો. તે અમારા હરિપ્રકાશ સ્વામી કે શું છોકરો ખાય એવું કરું? કે સ્વામી ગોફણિયા બનાવો, ખખરિયા ખખરિયા. પહેલાં તો કહેતા કે મોહનના લાડવા હોય એમાં એલચીનો હા હોય નહીં, આ તો હરિકૃષ્ણ મહારાજ માટે બનાવના. એટલે 2 એલચીના દોણા લાવે અને 1 પૈસા પર ખસખસ લાવે, એટલે ઘી લાવ. કે સ્વામી પહેલાં તો લાડુ બનાવીને કહેતા, હવે તો લાડુ બનાવવાનું કોઈ કહેતું જ નથી, કારણ કે માસીબા ભેંસો રાખવા તૈયાર જ નથી. એને 6 વાસીદું કરવું અને એ પછી માથું બગડે અને મોજીદરથી લીમડી આમાં આવ્યા હોય અને જે સ્કૂટરનો સ્વાદ ચાખી ગયા હોય એ કોઈ દાર 6 વાસીદું કરે ન કરે. મારી દીકરી 6 વાસીદું નહીં કરે. બાપ એ ધન્યવાદ શા માટે કરે? બરોબર છે. લાડુ બનાવો, હરિપ્રકાશ કે લાવો બનાવી આપીએ. એક વાર તો હરિપ્રકાશ ને સુખી પ્રકાશ 2 પ્રકાશ ભેગા થયા હતા. તે લાડુ બનાવવાનો હોય અને એમાં નવા ગામ જે હોય ને ચચાણા જે હોય ને રહોડું, અને અમે ગયા હતા રામોદમાં. તે મારે બેટું કંઈ શું કહેવાય, ધુમાડું જાય એવું જાર્યું જ નહીં. અને કે લાકડો, તે સ્વામી લાકડો ના મળે, કપાટી હોઠ્યો તે અડધી બહેની અને છોણો લાયા. સ્વામી હોને માટે રસો કોઈ
પેલા કે કેરોસીન છે, કેરોસીન પ્રાઇમસ છે, પ્રાઇમસ એક નાનો છોકરો હતો આમાં, પેલો સ્વયં છે ને એવો સ્વયં એવો કે મારો વાલો એવો નાનો છોકરો કે હરિપ્રકાશ સ્વામી માહી કે પ્રાઇમસ છે લઈ આવું કે લઈ આવે. તો છોકરો લેવા ગયો કારણ કે પેલું ધુમાડો બહુ થાય ને સારું, ધુમાડો છોકરો લેવા ગયો. હવે છોકરો લેવા ગયો ને પાંચ કલાક થયો, અડધો કલાક થયો, એટલે કાંઈ હારું છોકરો સાંભળ્યું નહીં ગયું. પછી છોકરો લઈને આવ્યો તો હરિપ્રકાશ ચમ વાર લાગી, હું લઈને આવતો હતો ને મમ્મી, મમ્મી કે રસોઈ કોની છે, રસોઈ પોપટભાઈની છે. ઓહો, તે મમ્મીએ પ્રાઇમર લઈ લીધો અને ઘાસ કાઢી લીધું અને કે આવું લઈ જાઓ, હવે લઈ જા કે. એટલે વાર લાગી છોકરાની ખબર થઈ જાય કે રસોઈ પોપટભાઈને એટલા કારોસીને આપણે આપવાનું પ્રાઇમસ આપણો. સંતો પ્રત્યે પ્રેમ ખરો પણ આવી બધી માથા લાડુની રસોઈ કરો, હવે લાડુ લાવે, કકરો લોટ લાવે, પાણી ગરમ કરવાનું, ફોઠીકડા પર પાણી ગરમ કરવાનું, મૂઠિયા વાળવાનો, પાછા એને તરવાના, એને પાછા ભાગવાના, ઘીન ખોંડ ભેરવવાનું અને પાછા વાળવાના અને ઠાકોરને ધરાવવાના, પછી જમતા ભાગવાના. નો પેન નો ગેન, બરોબર ને ભાઈ? શિખંડ ખાવા, તમે શિખંડ ઓછો ઉપરથી લફાક દઈને પડે છે, શિખંડ ખાવો છો તમે? આ તો બહુ રેડીમેડ આર્ટ ફાસ્ટફૂડ બાપાની દયા. પણ શિખંડ ખાવો હોય તો પહેલાં ગાય ભેંસ લાવવી પડે, એને પાછું દોહવું પડે, પછી આપણે દૂધને શું કરવાનું? આપણા સંપ્રદાય પ્રમાણે દૂધ આવ્યું પછી શું કરવાનું? ગાળવાનું. વાહ, ધન્યવાદ. ગાળવાનું દૂધ, પછી સીધું કંઈ થાય, થોડું ગરમ કરવું પડે, પાણીનો ભાગ બારી નાખવો પડે, પછી પાછું ઠારવું પડે અને પછી પછી મેરવણ કરવાનું. તમારી જીબડી હોય અમલા બાપા મારતી હોય હાપણની જેમ શિખંડ શિખંડ શિખંડ ખા, પછી દૂધ મેરવો. એટલે આ સંસારું જો ને દૂધ મળ્યું છે કે નથી મળ્યું દૂધ, તો ઘડી ઘડી ઘૂકા ઘું થાય લ્યા. એટલે સંસાર ઊભો થાય ને, જો દૂધ મળ્યું છે ને. બાપા શાંતિ રાખો, ઉનાળો હોય ને તો હવારમાં મેળ્યું તો હોજે મળે, અને શિયાળ હોય તો હવાર મેળ્યું તો કાલે હવારે મળે. ઉતાવરે ઓબા પાકે, પણ તમારી ધીરજ રહેતી નથી તો ઘડી ઘડી ગોલા દોડો વળે છે, નાખી દે ઉકાઈ દે. તો પછી એ દહીં થયું, તે થઈ ગયો શિખંડ, થઈ ગયો શિખંડ, થઈ ગયો તો શું કરવું પડે? એને આમ વધવું પડે અથવા ખાટલા પર ફાટવી દે, અને પછી કરે તારે શિખંડ થાય અને હરિકૃષ્ણ મહાને ધરાવો તારે આપણને મળે. જો આ વાત એમાં પાંચ મિનિટ નીકળી ગઈ શિખંડ લાડુની, ને ખાવામાં શિખંડ તો આમ લફા ખારું, દાંતવાળા ફડક ફડક બલાડો ચાટે ફડક ફડક. કહેવાનું શું, કોઈ પણ વસ્તુ તમારે મેળવવી હોય તો થોડુંક કષ્ટ કે થોડીક તકલીફ વેઠવી પડે, એમને કંઈ મળતું ને. ભલે તમે તૈયાર લાવો તો ફદ્યા કમાવો પડે ને, એમને કંઈ મળે છે? એમ વસ્તુ મળતી નથી. તો આપણે ભગવાનને સંતને રાજી કરવા છે તો સહન કરવું જ પડે. તો યોગી બાપા પોતે બોલતા, અડવાનમાં જાય ને પેલા બાપા, યોગી બાપા અડવાનમાં પધારતા અને રોજ સંજાતી પછી છે કોઈ અડવાના બાપુ છે કોઈ છે? તે બાપા પોતે બોલતા,

मन मान कहू तू मारू ते કામ બગાડ્યું તારું. કડવા વચ્ચે મીઠા માની લેવા છે. હરિપ્રકાશ ભાઈ કહે ને રોજ ગાતા, આ ચૈત્ર મહિનો આવ્યો, ચૈત્ર મહિનો બેઠો, ચૈત્ર સુર પડવો, ગુડી પડવો, તો લીમડાનો રસ પીવે અને પાછા બે કે મીઠા મીઠા સબ પીવે, કડવા ન પીવે કોઈ. જો કડવા કડવા પીવે તો સબસે મીઠા હોય હરિરસ એસો હે મેરો ભાઈ, જે કોઈ પીવે સો અમર હો જાય. તો બતા બોલો, હું બોલે એમ બોલો કે કડવા વચન મીઠા માણી લઈએ.

हो जाइए एक ताल। ए जैने आपण सुखिया तैये सदगुरु सदगुरु सदगुरु शरणे रोए हो जाइए। तो योगी महाराज कहे छे કે સહન શક્તિ એ જબરો ગુણ છે, સહન કરવાથી પોતાના હૈયામાં આનંદના ફુવારા છૂટે છે અને મોટા પુરુષ જીવમાંથી રાજી થઈ જાય છે સહન શક્તિ। યોગી મહારાજ જે બોલે છે ને એ એના જીવનમાં મૂર્તિમાન હતું, એમણે સહન કર્યું છે। સત્તર વર્ષ સદગુરુ વિજ્ઞાનદાસ સ્વામીનો ભીડો ખમ્યા છે અને પછી આ સૂત્રો બોલ્યા છે। યોગીજી મહારાજ પોતે રાજકોટમાં બિરાજમાન હતા વિજ્ઞાન સ્વામીની જોડમાં, અને બાપા રસોઈ કરતા હતા યોગીજી મહારાજ। વિજ્ઞાનદાસજી ગયા, યોગી શું કરો છો? સ્વામી હું રસોઈ। ગુરુને દુર્વાસાનો રુદ્રનો અવતાર હતા, ક્રોધ તો એમની ગૌમુખીમાં જ હતો અને સંતોની ભાષા

જ બોલું. મારે કહ્યું ગાર તો કોઈને ક્યારેય ન દેવી, આ બધી એમાંથી થાય. એક સહનશક્તિ નથી. સાસુ વહુના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિનો અભાવ. બાપ દીકરાના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિનો અભાવ. ગુરુ ચેલાના ઝઘડા કેમ થાય છે? સહનશક્તિનો અભાવ. યોગી મહારાજે કેટલું સહન કર્યું, બધું 12 લાખ શબ્દો પણ સહન કર્યા છે અને ભીડો પણ સહન કરે છે, બધું સહન કર્યું છે યોગી મહારાજ. તારે બાપા કહે છે 40 વર્ષ ધોકા ખાધા. કેટલા? તૈયે ગાદી પર બેઠા છે, અમતા નથી બેઠા. બરોબર છે મોટા ભાઈ? મનાય છે એમ પ્રમુખ સ્વામી પણ આજે ગાદી પર. કેટલું બધું સહન કર્યું છે, માન અપમાન સુખ દુઃખ. તૈયે બાપા ભગવાનની જેમ ગુજાય. એક મૂર્તિ બનાવીને સલાડ એમ કેટલું બધું એની પર જુલમ કરે છે. તારે એક પથ્થરમાંથી મૂર્તિ બને છે અને 5 ટાઈમ આરતી ઉતારે છે અને લાડુ ખાય છે કે સારંગ

તને સહન કરવાનું છે, સહન નથી થતું એટલે બધા જ ઝઘડા થાય છે. અને આપણું મગજ જ જુદું હોય છે. એક ભાઈ કહે અમારા જમાઈ બહુ સારા. મેં કહું કેમ તમારા જમાઈ બહુ સારા? હું તો કંઈ ઓળખતો નથી. બાકી અમારા જમાઈ તો બહુ સારા. કેમ? કે અમારી બેબી કે એમ જ કરે છે. લ્યો તો તમારી બેબી કે એમ કે તમારા જમાઈ સારા લાગે છે. તારા તમારો છોકરો છે એની વહુ કેમ કે તમે બેટો વહુ ગેલો થઈ ગયો છે. લ્યો આ છે શું તમારું ગણ? તો આ ઝઘડા મટાવા હોય તો સહન શક્તિ કેરવો. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે કોકની તમારે ક્યાં દીકરાની વહુ તરીકે આવી એ કોકની દીકરી ખરી જ નહીં ભાઈ. ભૂપેન્દ્રભાઈ, વહુને દીકરીની જેમ રાખો તો કશો વાંધો નહીં આવે. પણ આ ખબર નહીં હાવ ભૂલી જાય કે 5 વર્ષ પહેલાં હું વહુ હતી, પણ એને એમ કે મારો વાળ આવ્યો છે. સહનશક્તિના અભાવ છે એટલે આ બધું દુઃખ થાય છે. તો સહન કરે તો યોગી બાબાને મહંત સ્વામીને કહ્યું હો વાળ ગુંભા પાટો માર ગારોનો તો વરસાદ સુરતી ગારો નહીં પણ ડફોર જેવું આમ છું તેમ છું. યોગી બાપા કાંઈ નહીં અને આપણે કોઈ મારે ને તો આપણે આમ કરીએ આમ કરીએ. બાપા કે હું તો આમ ઊભો જ રહું. બાપા નાહી ના જાઉં કે ના ના નહીં. બાપા આમ હાથ ઉછો ના કે ગુરુ ક્યારે આપણે પગડા બે ગુરુ રાજી થાય. પાણી પીવડાય તો ગુરુ રાજી થાય. ગુરુની પથારી કરે ગુરુ રાજી થઈ જાય. ગુરુનું પોટું ઊંચકી લે રાજી થાય. આ ગુરુ મારીને રાજી થાય તો આપણે મારીને રાજી ભલે મારે કે શું વાંધો છે. બાપા રાજી કેટલું સહન કર્યું. દ્રષ્ટાંત આપવા યોગી બાપા. ઈયળ છે ને એ કેવી હોય ઢહેળા કરતી હોય અને કેટલી કોમળ હોય બરાબર છે. એટલે પેલા અમારા આવ્યા છે ધીરુભાઈ મોજે દળવાળા આવ્યા છે. ઓ ધીરુભાઈ બરાબર છે ને. ઈયળ જોઈ ને ઈયળ કેટલી કોમળ હોય. પછી ઈયળને પકડી લાવે પેલી ભમરી પકડી લાવે અને કેટલા ચટકા મારે. ધીરુભાઈ કહો મોટા મોટા બેંકના પેલા એ છો મોટા સહકારી મંડળીના મુખ્ય પ્રમુખ તંત્રી કેટલા ચટકા મારે. 32 ચટકા. તારે પછી ઈયરમાંથી શું થાય તે નિષ્કુઆન સાંઈ લખ્યું કે જેમ ભમરી ભરે ભારે ચાટકો પલટવા ઈયરનું અંગ પલટવા

રંગ આપવા આપણો રંગ સંત વિના રે સાચી કોણ ખંભો સહન કરવું ખરું. તો ઈયર છે ભમરીના ચટકા ખમે છે તો ઈયરમાંથી શું થાય છે? તો આપણે શું થવાનું છે મોટા ભાઈ? અક્ષરરૂપ થવાનું છે, બ્રહ્મરૂપ થવાનું છે, ગુણા

0: ગુણાતીત થવાનું છે. તો શબ્દ સહન ના કરે વળે. એટલે ગુરુ ગુણાતીતાન સ્વામી કહેતા કે આવા સાધુ તો ખાસડા મારે, શું મારે, તો પણ અક્ષરધામમાં લઈ જાય અને બીજા મસૂરના ગાદલામાં સુખાડી મૂકે, સુવાડી મૂકે, તો પણ ક્યાં નોકે, નરકમાં નોકે. એટલે ખાડા શું, કેમ રવિસભામાં આવતો નથી લ્યા, બોલ, કેમ ઘર સભા કરતો નથી લ્યા, બોલ. તમે વર્ષો પહેલા મને એ પગે કે ચચાણામાં બાપુને દૂધ ઉપાડ્યું કે લઈ જા તાર દૂધના ડેગડા લઈ જા, નહીં જોયો કે નહીં ધોન પૂજા કરતા નહીં, નહીં જોયો દૂધના ડેગડા. અમારા ગુરુ મહારાજ બહુ કડક હતા, ગુરુભાઈ દરબાર જોડે દરબારમાં મૂછવામાં આમ કરવા માંડી બે જાય. તો કહેવાનું શું છે, આ વચન કેમ રવિ સભા કેમ નથી કરતા, કેમ ઘર સભા નથી કરતા, કેમ સત્સંગ શિક્ષણ પરીક્ષા નથી આપી, કેમ બાલી ખાણીપીણી ટીવી બંધ કર, એ બધું કડવું લાગે છે. એ કડવું લાગે ને, પણ કડવા જો વચનો પીશો ને તો જ આ સંતો અમર થઈ જાય. સહન શક્તિનો અભાવ છે. એટલે દાખલા હો વાર યોગી મહારાજને ગુમ્મા પાટું માર, બાપા કે મારવા દો. એકવાર તો હોખડામાં યોગી મહારાજને ઉપરથી નોખ્યા, ગુરુએ ઉપરથી નોખ્યા. એ તો આપણા ભાગ્ય હશે. અને જેને શ્રીજીના રખવાળા હોય, શાસ્ત્રી મહારાજના રખવાળા હોય, એને શું કાંઈ ના થાય. વિજ્ઞાન દાસે એક તક યોગી મહારાજને અપમાન કરવાની ખાલી જવા દીધી નથી. અને નિર્ગુણ સ્વામી અને પરમપૂજ્ય શાસ્ત્રી મહારાજે યોગી મહારાજના વખાણ કરવા એક તક જવા દીધી નથી. એક જ વાર વિજ્ઞાન દાસે યોગી મહારાજના વખાણ કર્યા છે, એક જ વાર ગાર્યાધર્મ પારાયણથી. અને વિજ્ઞાન દાસને બધા હરિભક્તો નવડાવવા ગયા ને, કે નાના મને ના નવડાવશું ભાઈ સાહેબ, આ જોગી નવડાવો, અમારો બહુ ભીડો ભીડો. એક જ વાર વિજ્ઞાન દાસે વખાણ કર્યા, ખબર નહીં યોગીજ્ઞાન દાસ એ આપણને આ યોગી બાપા 100% સોનું છે એ બતાવવા માટે જ આ વિટું સહન કર્યું. નહીં કે આ બને જ નહીં. અસલ ભ્રમ ગમે ત્યારે આપણને કહે ને, આજે બપોર ભાઈ અમૃતલા બાપાના સુપુત્ર ભૂપેન્દ્રભાઈ, આજે તમારું બપોરે પેપર કાઢવાનું છે અને નિસ્વાદીપણાનું પેપર કાઢવાનું છે, તો તમે જાણપણા રૂપ રહો ને, જાણપણા રૂપ ને, બધાને આપશે લાડુ ને દાળભાત શાક અને મને હુકો રોટલો ને છાશ, મને જાણપણું આવે. પણ આ તો ઓચિંતુ પેપર નીકળે. પણ યોગી મહારાજ જમવા બેઠા, પછી યોગી એટલે બધા ઊભા થઈ જાઉં, ત્રીજા પ્રકારની બારમી વાત બોલો. એટલે બોલી ગયા કે બ્રહ્મ મહારાજને પુરુષોત્તમ જાણે અક્ષરધામ જવાય ને બ્રહ્મ થયા મહારાજ સેવામાં રહ્યો ને મહારાજને પુરુષોત્તમ જાય, ધોણીભૂર બોલી ગયા. એટલે ગુરુએ જાણે કાં તો શિકાર ખાલી ગયો, એટલે જોડે તુંબડી પડી હતી ને આખી દેદી પણ પી જાઓ, શું થાય, હું તો એક જ પથ્થર મારું ફરી બોલે જ નહીં, જય સ્વામિનારાયણ. યોગી બાપા પી ગયા. એક વાર જમવા બેઠા યોગી બાપા, યોગી પચવા નાખેલું આજે અપ્પા. એટલે હું કરું પણ તું અને અપ્પા કરાવ, મારું પથ્થર ફરી વાર બોલે જ નહીં એની જ્યાં જાય. પણ યોગી બાપા કે ના, આપણે ગુરુ હમુ બોલાય જ નહીં, ગુરુ કહે એ હારા માટે જ કહે, સમજાય, કિંગ ડસ નો રોંગ, નો આર્ગ્યુમેન્ટ. એ જોગી મારા રાજકોટમાં હતા, રસોઈ કરતા હતા, રોટલી વણતા હતા અને રોટલી હાઈ ક્લાસ આમ પૃથ્વીના દાદા જેવી આમ મોટો થાય, ઘોર છે ને ડડો દાદાજી રોટલી થાય, હિન્દુસ્તાનનો નકશો થાય તો બરાબર. તો યોગી આમ આમ વેલણ માર્યા તો બાપા આંકડો આમ થઈ ગયો. અને પછી ગુરુને શું કે ભૂત ભરાયું ખબર નહીં, એકાંત ભૂત હતા, બીજું ભૂત ભરી ગયું છે, તે હોણસી લીધી અને આમ કરી આમ કરી આમ કરી લોચો કાઢી નાખ્યો. યોગી મહારાજ આમ કૃષ્ણ રહે, ગુરુ જતો રહ્યો નિષ્ઠુર. હાવ આવા અનેક દાખલા છે યોગી મહારાજના, એને સહન કર્યું છે, આપણા માટે સહન કર્યું છે, બધું સહન કર્યું, હરિભક્તના અપમાનો પણ સહન કર્યા છે, ભીડા પણ સહન કર્યા છે. તારે બાપા ક્યાંય ગાદી બેઠા, આપણામાં સહન શક્તિ નથી, તો સહન કરવું એ આપણી સંસ્કૃતિ છે. કૃષ્ણ ભગવાને પણ હે અર્જુન, સુખ દુઃખ આવે માન અપાય તેને તું સહન કર, અને જો સહન કરે છે તો મોટા પુરુષ જીવમાંથી ખરેખર રાજી થાય છે. હવે થોડુંક જૂનું દાખલો, એક દાખલો, કારણ કે આ ટાઈમ તો થઈ ગયો, તમે બધા સમજો છો પણ મારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યો છું. ભગવાન રામચંદ્રે રાવણનો નાશ કર્યો અને લંકામાંથી અયોધ્યામાં પધાર્યા, પુષ્પક વિમાન, પુષ્પક વિમાનમાં રામચંદ્ર ભગવાન આખી અયોધ્યા નગરી શણગારેલી. લાઇટ એન્ડ સાઉન્ડ બધે આજ મારે ઘેર થાયલીલા લે સંતો પધારે મારે આગળ સ્વાગતમ શુભ સ્વાગતમ ગામો ગામો મોલે મોલે રંગોરી પૂરી ડેકોરેશન પછી તોપણ સલામી ને નાજુગાન બધું થયું આખી અયોધ્યા નગરી ભેગી કારણ કે તમાહન તેડું હોય નહીં રામચંદ્ર ભગવાન એવા હતા એટલે પછી રામચંદ્ર આખું અયોધ્યા નગરી ભેગી થઈ કે ભાઈ હવે જુઓ સીતાજીને કહે છે તમે રાવણના ઘરમાં જઈને આવ્યા હું મર્યાદા પુરુષો છું હું બધું જાણું છું કે તમે 100% હોનું છો પણ આ લોકો શું સમજશે એટલે કહે છે તમે અગ્નિ પરીક્ષા આપો બરાબર છે અને સીતા માતા આમ ફાગણ સુદ પૂનમ ઓરી જેવા લાકડા હોય એમાં પ્રવેશ આપ્યા કે જો રાવણને હું રહીશું પણ મને જો રામચંદ્ર ભગવાનના મન કર્મ વચને પણ બીજાનો જો સંકલ્પ કર્યો હોય તો અગ્નિ મને ભરખી જાય અને જો રામચંદ્ર ભગવાનના બીજો સંકલ્પ મન કર્મ વચ્ચે ન કર્યો તો અગ્નિ છે એક પાણી બની જાઓ અને જોયું અગ્નિમાં પ્રવેશ કર્યો અને અગ્નિ શાંત થઈ ગઈ. સીતા માતા શુદ્ધ છે 100% સોનું છે કરીને લાવ્યા અને રામ રાજા બન્યા. થોડા વખત ગયો અને રામચંદ્ર ભગવાન રાજા બન્યા હતા અને મર્યાદા પુરુષોત્તમ હતા. તે રાતે સીઆઈડી તરીકે નીકળ્યા કે મારી નગર ચર્ચા જોવા, નગર ચર્ચા કે પ્રજા સુખી છે કે દુઃખી છે. અત્યારના મિનિસ્ટર જેવું નહીં, ગરીબી હટાવો, બસ અમારી હતી ગઈ તમારી ગરીબી હટાવો, ગરીબી હટાવો. અમારા શાસ્ત્રી કે એટલે આજુબાજુ નામ કહો અહીં મૂકો કે શાસ્ત્રી કે લાડુ માંગ છો લાડુ કે પડી રહેશે પડી રહેશે. શ્વેત ગુરુ કે ખાઈ ગયા કે મેં એમ કહ્યું હતું પેટમાં પડ્યું રહેશે, બહાર ક્યાં પડ્યું રહે, શું કરે આવા એવું. તે વિચાર તો કરો રામચંદ્ર ભગવાન શિયાળી તરીકે રાત્રે નીકળ્યા છે. તે ધોબી ને ધોબણ બાસતો હતો તે પેલો ધોબી કે અલી બહાર નેકર મારા ઘરમાં પહેરીશ નહીં નીકળ તારા ટોટ્યો ભાગી નાખીશ કે એ તો દશરથનો રામડો એવો કે રાવણના ઘરમાં ગયેલી સીતા રાખ હું ના રાખું નેકર બહાર કે તારો ટોટ્યો તોડી નાખ મારા ઘરમાં પહેરી તું. અને રામચંદ્ર ભગવાને સાંભળ્યું આય હાય આ શુદ્ધ સ્વરૂપ છે ને આ શું કહેવાય આને લોકો આપવા સારું જુઠ્ઠું કલંક. ભગવાન કે મર્યાદા સ્થાપી હતી આટલું ના ચાલે. એટલે સવારમાં એમના નાના ભાઈને બોલાયા લખમણને કહ્યું કે તમારી ભાભીને અમારા ધર્મપત્ની વામ ઋષિના આશ્રમમાં મૂક્યા. લક્ષ્મણજી તો ચીઠીના ચાકર, તે વખતે વાહન નહોતું, અત્યારે તો મશીનરી ગાડી કે રોલ્સ રોય ગાડી જોડાયો, પણ રથ જોડાયો 4 ઘોડાનો. અને સીતાજી હેળો થાવ તૈયાર. તો સીતાજીને મનમાં આજે સન્ડે ફોર સ્વામી શી ખરું, પણ આપણે મારા દિયર બહુ રાજી થયા છે, મને ચોપાટી પર લઈ જશે, આય આઈસ્ક્રીમ ખવડાવશે અને બરફના ગોટા ખાઈશું, પોંકવાળા ખાઈશું અને બધા પાછા આવશું. રથમાં બેઠા સીતાજી, લક્ષ્મણ વીરાયો, રથ વાંક્યો, જોત જોતામાં વાલ્મીકી ઋષિનો આશ્રમ આવી ગયો. અને પછી ફરમાન બતાવવું પડે ને કે આ મોટા ભાઈનો ઓર્ડર છે કે હવે તમારે અમારી પાસે પાછા આવવાનું. લક્ષ્મણજી રવડા માંડ્યા. સીતાજી છેલ્લાનું 11મું વચનામત બરાબર છે. સીતાજી પણ મહારાજે સીતાજીની વખાણ સમજણ વખાણી. સીતાજી પણ રડવા માંડ્યા. એ જોઈને લક્ષ્મણજી વધુ ઉદાસ થઈ ગયા. ત્યારે શું બોલે છે સીતાજી એ શબ્દો વાંચજો ઘેર જઈને. સીતાજી કહે છે લક્ષ્મણજી વીરા તમે રોશો નહીં, આ આર્ય સંનારી શું બોલે છે, સીતા માતા શું બોલે છે એના શબ્દો નોંધવા છે. પહેલું વાક્ય કહે છે રઘુનાથજી અતિ કૃપાળુ છે. શું કહે છે સીતા માતા કે રઘુનાથજી અતિ કૃપાળુ છે, લોકા પર સારું મને વનમાં મૂકી, પણ હવે પોતે મનમાં દુઃખી થશે, મેં સીતાને વગર વાંકે મૂકી દી, માટે સીતાના દુઃખે દુઃખ પામશે. મારે કહે સીતાના દુઃખે તમે દુઃખ પામશો, માં એ તો વાલ્મીકી ઋષિના આશ્રમમાં બેસીને સુખે તમારું ભજન. આજે બાયડી હોય શું કે તમે ઓંધરા હતા, અગ્નિ પરીક્ષા આપી તમે ઓંધરા હતા, અને તમે કાચા કોણના ખરાક નહીં, એ હારો ધોબો કે એનું મન જ મારું મનાવું નથી, હું ધોબા કરતા ગઈ. અને પછી આવું જો કરે ને તો કોર્ટમાં ઊભો રાખીને તારી જોડે ખોવા રાખીને ના લઉં તો હું ફલાણા પેટની નહીં. આ ઝઘડા એના થાય છે, સહનશક્તિનો અભાવ છે, વાત વાતમાં છૂટા છેડા. પછી લગ્ન કરે બધું કહેશે મારા ભાઈ બ્રહ્મદર્શન સ્વામી લગ્ન કેટલા ધામધૂમથી કરાવે, ઘાસ થઈને છોટી મરી ગયો તો પહેલાં જ મરવું. સહનશક્તિનો અભાવ છે તો સહન કરે તો સીતા માતાએ કેટલું સહન કર્યું છે વિચાર કરો. કૃષ્ણ ભગવાન હતા પણ કેટલું સહન કર્યું, યોગી બાપાએ કેટલું સહન કર્યું, કૃષ્ણ ભગવાનનું બોલીને પૂર્ણ, કારણ કે સમયને વાત નહીં. ગુણાતીતાન સ્વામીએ કેટલું અપમાન સર્યું, ભગવાન સ્વામિનારાયણનું આણંદમાં કેટલું અપમાન થયું પણ મહારાજે સહન કર્યું તો આણંદજીને સત્સંગ થઈ ગયો. માટે એક પંક્તિ બોલીને એર બ્રેક મારવી પડશે, કારણ સમય ઊભો નથી રહેતો. પ્રવચન તો 4 કલાકનું છે પણ તમે બધા સમજુ છો, તેજીને અને ગધેડાને એમાંથી ના કહેવાય, તમે તો પર્વતભાઈ જેવા છો, ગોર્ધનભાઈ જેવા છો. તો કૃષ્ણ ભગવાને કેટલા વિચાર કર્યો, દુઃખ આયા છે, જેલમાં જન્મ થયો, બકાસુર અઘાસુર શક્રાસુર જૈનકાસુર મહાભારતની લડાઈ અને બાજા પાજા અંદર જાદવો બાજ્યા. અને જય મુક્તાન સ્વામીએ લખ્યું કે જો વસુદેવ દેવકી બંધ રહ્યા, જો વસુદેવ દેવકી બંધ રહ્યા, બહુકારે બંધન દૂર થયા, હરે પુત્ર તો એ મહા દુઃખ સયા, હરે પુત્ર તો એ મહા દુઃખ સયા, હરિજન થઈને હાણવરત સુખ દુઃખ મન મન વધારીએ, ટાર્યા નટરે ટાર્યા નટરે ઘટ સાહતે ગડિયા હિંમત નવ હારી. તો શ્રીજી મહારાજ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે કે હે પ્રમુખ સ્વામી મહારાજ, અમને સહન શક્તિ આપજો અને સહન કરશો તો આપણી પર શ્રીજી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અતિશય અતિશય અતિશય રાજી થા હે. જય સ્વામી.
1: આવી રીતે પાડી દેતો હોય છે. સારંગપુરની બાજુમાં ઝિંઝર ગામ છે, ત્યાં આગળ આખું 4 ધામની યાત્રા કરીને એક બાવો પોતે આવેલો અને ત્યાં આગળ પોતે રહેતો હતો અને ગામની જે કંઈ બધી ભાવિક સ્ત્રીઓ હોય એ રોજ એની સેવા કરવા માટે આવે અને આવી રીતે કપડાં ધોઈ દે, એના પગ દબાવી દે વગેરે બધી સેવા કરતી. અને એમ કરતાં કરતાં 2-4 દિવસની અંદર બાવો ભ્રષ્ટ થઈ ગયો અને આવી રીતનું બધું કલંક એને બેઠું. પછી આવી રીતે રડવા માંડ્યો કે આવી રીતે ઝિંઝરી મેં સબ ડબોયા, બદ્રીનાથ ડબોયા અને કેદારનાથ ડબોયા. પછી બોલ્યા કરે કે ઝિંઝરી મેં આકે સબ ડબાય, તો પહેલાં ભાન નહોતું પડતું કે આવી રીતે પગ દબાવવા બોલાવો છો તો બધું ડબાડવાનું જ છે. તો આ રીતની બધી પરિસ્થિતિ એ થતી જ હોય છે કે કામથી ભલભલા લોકો એ પોતે પરાભવ પામેલા છે. એટલે શ્રીજી મહારાજ આપણને એ પણ સમજાવે છે કે સત્સંગની અંદર કે જીવનની અંદર આને લીધે કેટલી બધી હેરાનગતિ માણસને થતી હોય છે. તમે આજે વિશ્વમાં જુઓ તો સૌથી ભયાનક રોગ એઇડ્સ, તો એનું પણ જે આપણને આવી રીતે ભેટ મળી એનું કારણ શું? તો આ કામ કે આ વ્યભિચારનો જે દોષ, એને લીધે આજે વિશ્વભરની અંદર આખો રોગ પ્રસરી ગયેલો છે. કોઈ એની દવા હજી શોધાઈ શકાઈ નથી અને 2000ની સાલ સુધીની અંદર તો લાખો માણસો એની અંદર મૃત્યુ પામશે. તો આ પ્રકારની એક જગતની અંદર પણ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. અમેરિકાની અંદર 19 વર્ષની ઉંમર સુધીની 70% કુંવારી કન્યાઓ એ પોતે માતા બની ચૂકી છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી પ્રકારની ત્યાં પરિસ્થિતિ સર્જાઈ ગયેલી. વર્ષે 10 લાખથી પણ વધારે કન્યાઓ એ કુંવારી હોવા છતાં પણ ત્યાં આગળ માતા બની રહેલી છે. ત્યારે આ વ્યભિચારને લીધે અમેરિકા જેવા દેશોની અંદર પણ આવી બધી પરિસ્થિતિ એ સર્જાઈ ગયેલી છે. તો એની અંદરથી મહારાજ આપણને ચેતવે છે. આપણે અહીંયા એઇડ્સ નામનું પુસ્તક પણ બહાર પાડેલું છે આપણી સંસ્થા તરફથી, એ બધાએ વાંચવા જોઈએ, પોતાના જે સંતાનો હોય એને પણ આની અંદર ચેતવવા જેવા છે. આજે વિશ્વની અંદર બહાર પરિસ્થિતિ એવી થઈ છે, આપણે તો પોતે શુદ્ધપણે રહેતા હોઈએ પરંતુ એવો જો સહવાસ થઈ જાય તો એની અંદર પણ આ બધું આપણું આખું શરીર એની અંદર ખલાસ થતું હોય છે. તો મહારાજ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આ દોષનો પણ આપણે ત્યાગ કરવો. ગોવિંદાનંદ સ્વામી આપણે વાત કરેલી કે રાજાની દાસી મળી પરંતુ એને પણ મૂકીને પોતે ભગવાન ભજવા માટે નીકળી ગયા. ચિત્રકેતુ રાજાએ 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરી લીધું. કચ્છની વાત ઉપનિષદોમાં આવે છે કે પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે ભણવા ગયેલો, શુક્રાચાર્યની જે દીકરી હતી એને આ કચ્છની અંદર મોહ ઉત્પન્ન થયો અને એણે પોતે લગ્ન કરવાની વાત કરી. પહેલાં એ કહ્યું કે મારી આવી રીતે ગુરુ પુત્રી છે તો મારા માટે ભગીની એટલે કે બેન તુલ્ય કહેવાય, એટલે મારે તમારી સાથે લગ્ન થાય જ નહીં. પછી એણે પોતાના બાપને વાત કરી કે આને કહો કે મારી સાથે પરણે. કચ્છ કે આ બની શકે એવું જ નથી, કારણ કે તમારી પુત્રી એ તો મારા માટે પૂજનીય કહેવાય. ત્યારે પછી શુક્રાચાર્ય કહે છે કે તું જો મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો જે કઈ મેં તને વિદ્યા ભણાવી છે એ બધી જ વિદ્યા તું ભૂલી જઈશ, કે હું વેલે વિદ્યા ભૂલી જાઉં પરંતુ મારા જે સંસ્કાર છે એનું કદાપી ભૂલવા નહીં. તો બધી વિદ્યા ભૂલીને એ પોતે પાછો આવે. ઉપનિષદની વિદ્યાને અમર કરી દીધી, સંજીવની વિદ્યા ભલે પોતે ભૂલી ગયો, પણ આવા બધા આવી રીતે દ્રષ્ટાંત એની સામે નજર રાખીએ ત્યારે આપણને આ પ્રકારનું વર્તમાન પાળવાની પ્રેરણા મળે. તો એ વાત મહારાજે આપણને સમજાવી. પ્રથમના 34માં મહારાજે કહ્યું કે ગૃહસ્થ માટે એક નારી સદા બ્રહ્મચારી તો એનું નિષ્કામી વર્તમાન કહેવાય, અને સાધુને અષ્ટ પ્રકારે આ સ્ત્રીનો ત્યાગે એનું નિષ્કામી વર્તમાન કહેવાય. આ નિયમની અંદર જેટલો ફેર પડે એટલો એને સત્સંગની અંદર ક્લેશ થાય છે, તો એનાથી દૂર રહેવાની મહારાજ આપણને વાત સમજાવે છે. ત્યાર પછી બીજો સ્વભાવ એ છે સ્વાદનો. એની અંદર શ્રીજી મહારાજ એકલ શૃંગીનું આખ્યાન એ પોતે સમજાવે છે કે ભ્રષ્ટ હસ્વ ધર્માત સ મુનિ રસા સ્વાદેન તામ રુધિ ચિંતયન વિહવલો વિહાસિત ગ્રહગ્રસ્ત ઇવોન્મદઃ. એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન હતું ને એવી એની સ્થિતિ હતી, પરંતુ એ ગણિકાએ એને બધા સ્વાદિષ્ટ ફળો ખવડાવી ખવડાવીને એના નિયમની અંદરથી ભ્રષ્ટ કર્યો. એટલે મહારાજ કહે છે કે આ રીતે આ સ્વાદનો જે સ્વભાવ છે એ પણ આપણને ઘણો બધો નડતો હોય છે જીવનમાં અને સત્સંગમાં બંને જગ્યાએ. ગઈકાલે આપણે લવ્યા દરજીની વાત કરેલી કે લવ્યા દરજીને એક સ્વાદનો સ્વભાવ હતો, એમાં એની પત્નીને એણે પોતે મારી નાખી. એવો આધુનિક લવ્યો મુંબઈની અંદર હમણાં થઈ ગયો, ગૌતમ ગાસ્ટે કરીને, એણે પોતાની પત્નીની કઢી માટે 20મા માળેથી નીચે ફેંકી દીધી. અત્યારે પોતે જેલની હવા ખાય છે અને એની પત્ની ધામમાં પહોંચી ગઈ. તો આ સ્વાદને લીધે કેટલા બધા કુટુંબો એ બધા બરબાદ થતા હોય છે એ પણ આપણને ખ્યાલ આવે. ગંગારામ ઉમરેઠના હતા, આંબલી સારું મહારાજનો સમાગમ મૂકીને પાછા ઘર ભેગા થઈ ગયા. તો આ પ્રકારની તકલીફ સ્વાદને લીધે એક આપણને થતી હોય છે, પણ સ્વામી કહે છે કે ભગવાનને ધરાવીને જે આવે જમી લેવું, એ આપણું નિસ્વાદી વર્તમાન. કોઈ એવો ભરખો રાખવો નહીં કે આ જ મળવું જોઈએ અને આવું જ મળવું જોઈએ. મહારાજની દયાથી જે વખતે જે મળે સારું મળે તો સારું, અને સામાન્ય મળે તો સામાન્ય, પણ જો ચલાવી લઈએ તો સત્સંગની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. 88ની સાલમાં સ્વામી શ્રી પરદેશ ગયેલા અને ત્યાં આગળ બ્રહ્મતીર્થ સ્વામી એમની સેવામાં હતા રસોઈ બનાવવાની. તો લગભગ 9-1 મહિના સુધી રોજ 3 ટાઈમ આ બ્રહ્મતીર્થ સ્વામી સ્વામીને જમાડતા. પછી જ્યારે પ્રવાસ પૂરો કરીને પાછા આવ્યા સારંગપુરની અંદર, ત્યારે બધા સંતોએ ઇન્ટરવ્યૂ લીધો અને પૂછ્યું એમને કે તમે સ્વામીની સાથે 9 મહિના રહ્યા પરંતુ સ્વામીશ્રીને શું ભાવે છે એ તમે અમને કહો, કે હું હજી નક્કી જ કરી શક્યો નથી શું સ્વામીને ભાવે છે. જે થાળમાં મૂકે બધું જમી જાય, કોઈ ફરિયાદ નહીં, ખાટું છે, ખારું છે, તીખું છે, કોઈ ઓર્ડર નહીં કે આજે આ બનાવજો, આજે આ બનાવજો, કશું જ નહીં. ત્યારે આ પ્રકારની એમની સ્થિતિ છે. એમને તો હરિભક્તો આમ જે માગે બનાવી આપવા માટે તૈયાર હોય, સંતો પણ જે માગે તૈયાર કરી આપે એવું છે, પરંતુ છતાં પણ નિસ્વાદી વર્તમાન. તો કોઈ પણ પ્રકારનો એમને આ સ્વાદે કરીને ક્લેશ થતો નથી. તો આપણને મહારાજ એ પણ સમજાવે છે કે આ સત્સંગની અંદર સ્વાદ એક સામાન્ય વસ્તુ છે, પણ એના માટે આપણે આ મહામુદો સત્સંગ મૂકી દઈએ. 2 રૂપિયાનો ચાનો પ્યાલો જો મંદિરમાં ગયા ન મળે સમયમાં તો આ સત્સંગની અંદર કાંઈ બરકત નથી. હવે ચા તો બહાર લારી ઉપર મળતી હોય, એના માટે ઓછા કે આપણે સમયમાં જઈએ છીએ, પણ આ સ્વાદ જો હોય તો આવી તકલીફ આપણને થઈ જાય. ક્યારેક પાણીના પ્યાલા માટે સત્સંગ મૂકીને જતા રહેલા છે, એવા પણ દાખલા સત્સંગની અંદર બનેલા છે. ત્યારે આપણને આ સ્વાદ પણ કેટલો બધો નડે છે એ મારા સમજાવે છે. તો એને મૂકી દેવાનું, જેમ પર્વતભાઈ 7 દિવસ સુધી ગઢડા હજી કશું સત્સંગમાં સેવા કરી ના હોય અને કંઈ આપણી આગતા સ્વાગતા ના થાય તો બરાબર છે, પરંતુ આટલું બધું આપણે ઘસાતા હોઈએ, સેવા કરી હોય અને પછી જ્યારે આવું બને ત્યારે માણસને લાગી આવે. પણ પર્વતભાઈ આટલા મોટા પટેલ અને આટલી બધી આપણે સેવા કરેલી, છતાં પણ એમને 7 દિવસ સુધી જમવાનો મેળ જ પડ્યો નહીં ગઢડાની અંદર. મહારાજ પોતે હાજર હતા તો પણ આવું થયું, છતાં પણ પર્વતભાઈનું મન ઉદાસ થયું નહીં. એમને ન થયું કે હાલત થેલી લઈને ઘર ભેગા અગતરાઈ જતા રહીએ, ઘેર બેઠા સત્સંગ કરીશું. તો જો આ સ્વાદને જીતી લીધેલો તો કોઈ પ્રકારની તકલીફ એમને સત્સંગમાં પડી નહીં. તો મહારાજ એ પણ આપણને સમજાવે છે કે આ સ્વાદની અંદર જે વખતે જે મળે એનાથી આપણે ચલાવી લેવું તો આ તકલીફ આપણને નડે નહીં. ત્યાર પછી સ્નેહની વાત કરે છે, એમાં ભરતજીનું આખ્યાન કહ્યું કે ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા કહેવાય. રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા તો એ મૃગલાની અંદર બંધાઈ ગયા. માટે આપણે કોઈ રીતે જગતની અંદર, જગતની વ્યક્તિઓમાં કે જગતના પદાર્થમાં સ્નેહ રાખવો જોઈએ નહીં. ફરજ બધી અદા કરવાની, પરંતુ વૃત્તિ ભગવાન અને સંતની અંદર. જો જ્યાં ત્યાં સ્નેહ કર્યા કરીએ તો પછી જેમાં સ્નેહ હોય અંતકાળે એ સાંભળી આવે ને એવી ગતિ આપણી થઈ જાય. જાંબુડા ગામનો હીરો આયર કરીને એક મહારાજનો સત્સંગી હતો. મહારાજ એને લેવા આવે અંતકાળે કે હજી મહારાજ મારી ઝીણિયાને પરણાવવાની ઈચ્છા છે, એનો દીકરો હશે કે આને પરણાય.

પછી તમે મને લઈ જજો. મારું કે મહારાજ કે સારું ત્યારે. અને આવી રીતે એને મહારાજે દેહ લીધો નહીં એનો. પછી તો આ ઝીણીઓ કઈ ખેતરમાં કામ કરવા ગયો હશે અને સાપ કર્યો તે મરી ગયો પરણાયા પહેલા જ. અને પછી પસ્તાવો થયો કે હવે મહારાજ ક્યારે લેવા આવશે. પણ પછી મહારાજ ઓછા કે નવરા હતા કે વારે વારે આવી રીતે ધક્કા ખાય. એટલે મહારાજે પછી આવી રીતે રાખ્યો થોડાક દિવસ એને પૃથ્વી ઉપર. અને બરાબરનું હેરાન થયો કે મેં ક્યાં આવી ઈચ્છા કરી. મારા સાક્ષાત મારો હાથ પકડવા આવ્યા અને મારા દીકરાની અંદર આસક્તિને લીધે આજે હું અક્ષરધામની અંદર ગયો નહીં. અને પછી તો પારાવાર પસ્તાવો થયો અને વિહારી લાલજી મહારાજને પ્રાર્થના કરી ત્યારે માંડ માંડ પછી મહારાજને તેડવા માટે આવ્યા. પણ જો આ દીકરાની આસક્તિને લીધે કેટલું બધું આવી રીતે લંબાઈ ગયું અક્ષરધામની અંદર જવાનું. ત્યારે આવું મહારાજ આપણને સમજાવે છે કે જીવનની અંદર આવો સ્નેહ કોઈ પણ જગ્યાએ રાખો નહીં. ડાંગરવાના અગ્રાજી હતા, એમને વાડીમાં આસક્તિ હતી. વાડીમાં એક સરસ મજાનો કૂવો હતો, કૂવામાં સારું પાણી નીકળતું, તેની અંદર બંધાઈ ગયેલા. તો આવી રીતે મહારાજ લઈ જવા માટે આવ્યા પણ જાણ્યું કે આને વાડીમાં જે વાસના છે તો છ મહિના પાછો રાખ્યો. અને પછી પ્રાર્થના બહુ કરી કે મહારાજ હવે ક્યાંય આસક્તિ રાખી નથી, બધી રીતે તમારી અંદર જ વૃત્તિ જોડી રાખી છે, માટે લેવા માટે આવો. ને પછી મહારાજની પ્રાર્થના સાંભળીને એને તેડી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે સામાન્ય વસ્તુમાં આસક્તિ હોય પણ એને લીધે કેટલું મોટું નુકસાન એ આપણને થતું હોય છે. ડબાણની અંદર એક ડોશી રહેતા હતા, એની પાસે 13 રૂપિયાની મૂડી. મહારાજે કહ્યું અમારા યજ્ઞ કરાવો છે એની અંદર આપો ને. મહારાજ કે ના, મારી દીકરી માટે રહેવા દો, કે દીકરી માટે રાખી મૂકી છે, તમને તો આપનારા ગણાય મળશે. મહારાજ કે સારું ત્યારે. અને દીકરી ધામમાં જતી રહી અને ડોશી આવી રીતે 13 રૂપિયાની આસક્તિને લીધે ભૂત થયા પછી ગામની અંદર. તો આ પ્રકારની પરિસ્થિતિ આપણને થઈ જતી હોય છે. તો રૂપિયા ન દેવાના અને અક્ષરધામની અંદર ન જવાયું. તો આ બે રીતે આ ડોશીને માર પડ્યો. તો મહારાજ સમજ્યા છે કે આવો સ્નેહ એ કોઈ પણ જગ્યાએ આપણે રાખવો નહીં. આપણી પ્રકૃતિ છે ચોંટવાની. સ્વામીએ કહ્યું ને કે જીવ કાં તો ભગવાનમાં ચોંટે કાં તો માયામાં ચોંટે, આધાર વગર રહી શકતો નથી. પરંતુ હવે આપણને સંત અને ભગવાન મળ્યા છે તો એની અંદર આપણી મનની વૃત્તિ પરવાનો પ્રયત્ન કરવો. તો એ વાત મહારાજે સમજાવી. અને ત્યાર પછી મહારાજ છેલ્લે માનની વાત કરે છે. માનની વાતની અંદર દક્ષનું દ્રષ્ટાંત આપે છે કે દક્ષ પ્રજાપતિ એકવાર શિવજીને મળવા માટે ગયા પણ શિવ ધ્યાનમાં બેઠેલા એટલે એમનું કંઈ સન્માન કર્યું નહીં. એટલે દક્ષને એકદમ ક્રોધ આવી ગયો કે આ હું આટલો મોટો માણસ આવ્યો અને આવી રીતે એનો વેવાય કહેવો. કારણ કે પાર્વતીજીને એમણે પોતે શિવજીની સાથે પરણાવેલા છતાં પણ કંઈ મારું સન્માન કરતા નથી. અને પછી એમણે શિવજીનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું પરંતુ શિવજીને કંકોત્રી મોકલી નહીં. એટલે બધા વિમાનો લઈને દેવતાઓ તો યજ્ઞમાં જવા માંડ્યા. અને પાર્વતીજી જોયા કરે કે આપણા ઘર ઉપરથી બધા વિમાનો કઈ બાજુ જાય છે. પૂછ્યું કે ક્યાં જાઓ છો, કે ખબર નથી તમારા બાપે જ યજ્ઞ કર્યો છે. ત્યારે કે ના, અમારે કંઈ કંકોત્રી આવી નથી. શિવજીને પૂછ્યું કે આમ આવી હોય ને કંઈક એક બાજુ ખૂણા મૂકી રાખી હોય એમણે. એટલે કે આપણે આવી રીતે યજ્ઞમાં જવાનું નથી, કે ના આપણને બોલાવ્યા નથી, આપણું અપમાન કરવા જ આ યજ્ઞ કર્યો છે, કે ના મારે તો જવું જ છે. ત્યારે એણે પછી હઠ પકડી. શિવજી કે ત્યાં કંઈ જવામાં સાર નથી, ભૂંડું થશે. પણ પાર્વતીજી પોતે માન્યા નહીં અને ત્યાં આગળ ગયા. બધી ધમાલ થઈ, દક્ષનું મુખ બકરાનું થઈ ગયું, શિવજીના ગણો સાથે બધાને યુદ્ધ થયું. એની અંદર પાર્વતીજી યજ્ઞમાં બળીને મરી ગયા. અને વળી પાછા કેટલા વર્ષો તપ કર્યું ત્યારે શિવજીનો મેળાપ થયો અને બધી તકલીફ ઊભી થઈ ગઈ. પણ આ એક કારણ શું, અનુમાન કે મારું સન્માન શિવજીએ કર્યું નહીં. હવે આવી એક માનને લીધે આટલી મોટી તકલીફ એ દક્ષને થઈ ગઈ. તો મહારાજ સમજાવે છે કે માન પણ આપણે રાખવું નહીં. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. મહારાજ કહે છે કે જે દાસનો દાસ થઈને સત્સંગમાં રહે છે એની ભક્તિ અમે સ્વીકારીએ છીએ. જે અટંટ થઈને રહે તેની ભક્તિ અમે કોઈ દિવસ સ્વીકારતા નથી. માણસને બધી જગ્યાએ માન મૂકી દે પણ એની પ્રકૃતિ કેવી છે કે ભગવાનને સંત આગળ એ પોતે માન રાખે. બારામ સિનેમા લાઇનમાં ઉભો હોય તેને ત્યાં કોઈ દાડ વિચાર ન આવે કે મારે અહીંયા ઊભું રહેવું પડે છે, કોઈ મારું આવી રીતે દરકાર નથી રાખતું. પણ જેવો મંદિરમાં આવે અને કંઈક આવી રીતે આગુ પાછું થાય તરત એને આ સ્વભાવ બહાર આવી જાય કે મંદિરમાં ગયા પણ કાંઈ વ્યવસ્થા થઈ નહીં. ક્રિકેટ જોવા જાય તો ત્યાં કોણ પાણી પાવા આવે છે ને સ્ટેડિયમની અંદર, તો ત્યાં આગળ બેસી રહે એમને એમ. અને આ મંદિરની અંદર જો સહેજ વ્યવસ્થામાં આગુ પાછું થાય તરત મન ઊંચું થઈ જાય. તો જ્યાં માન રાખવાનું હોય ત્યાં મૂકી દે છે અને જ્યાં માન મૂકવાનું હોય ત્યાં માણસ પોતે રાખતો હોય છે. એકવાર ગુણાદિત્યાનંદ સ્વામી સભામાં બેઠેલા અને એક ભાઈ ત્યાં સભાની અંદર આવ્યા પટેલ. હવે ચોમાસાનો સમય એટલે પગ બગડેલા. એટલે સ્વામીએ કહ્યું કે પટેલ જરા પગ ધોઈને આવજો, કારણ કે આ મોદીઓ બગડે કે મોદીઓ ધોવાય નહીં. એટલે સ્વામીએ સહેજ આવી વાત કરી અને એમને ખોટું લાગી ગયું. પગ ધોવા ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં.
અઠવાડિયા સુધી દેખાય ને એટલે સ્વામીએ પછી પૂછ્યું બધા હરિભક્તોને કે ક્યાં ગયા પેલા પટેલ દેખાતા નથી, કે સ્વામી તપાસ કરી આવીએ બહારગામ તો નથી ગયા ને. મેં ઘેર જઈને પૂછ્યું કે કેમ પટેલ દેખાતા નથી, કે સ્વામીને કહેજો પટેલ પગ ધોઈને આવશે, કે પગ ધોઈ રહેશે ને એટલે આવશે. પછી સંત હરિભક્ત આવીને વાત કરી કે સ્વામી અમને તો ખોટું લાગી ગયું છે, તમે પગ ધોઈને આવવાનું કહ્યું એટલે. સ્વામી કહે ઘેર બૈરાએ પગ ધોયા વગર ઘરમાં ગરવા દીધા હશે, ઘેર નહીં કહ્યું હોય પગ ધોઈને આવો. ત્યાં આગળ પગ ધોઈને ગયા પણ આવા સંતનું મનાયું નહીં લ્યો, ત્યાં આગળ માન આવી ગયું. તો આ માને કરીને એક કેટલી આમ સામાન્ય વસ્તુ પણ એને લીધે કેટલો મોટો સત્સંગ એ માણસ પોતે મૂકી દેતો હોય છે. પગ ધોઈને આવવાનું એમાં તો શું મોટું કામ સ્વામી અમને ચીંધેલું, એમાં કંઈ અપમાન નહોતું કર્યું, કે આમ એવું નહોતું કે આમ ભાન નથી પડતું એમને મહાલે આવજે એવું કાંઈ નહોતું કહ્યું, વિનંતીપૂર્વક સ્વામીએ કહેલું તોય નીકળી ગયા. આ પટેલ જેવી આપણી દશા કેટલી વાર જીવનની અંદર ઘણી વાર થતી હોય છે, પરંતુ મહારાજ કહે છે કે આ સત્સંગની અંદર બધું માન મૂકી દઉં. બહાર આપણે સમાજની અંદર જ્યારે રહીએ ત્યારે આપણા સ્ટેટસ પ્રમાણે રહેવું, પણ અહીંયા તો બધું મૂકીને દાસના દાસ થઈને રહેવાનું. સાપ છે બધી જગ્યાએ વાંકો ચાલે, પરંતુ ડર આવે ત્યારે એને સીધા થઈ જવું પડે. ત્યાં જો વાંકો ચૂકો ચાલવા જાય તો છોલાઈ જાય, લોહી નીકળે અને કીડીઓ બધી એને તાણી જાય. એમ ભલે જ સમાજની અંદર આપણે માન રાખીએનો વાંધો નહીં, ત્યાં આપણા સ્ટેટસ પ્રમાણે રહીએ, પણ આ સંતની આગળ તો બધું માન મૂકીને સત્સંગ કરવો. મહારાજ કે અહીંયા તો કુળનું માન મૂકી દેવાનું, સંપત્તિનું માન પણ મૂકવાનું, વિદ્વત્તાનું પણ માન મૂકવાનું, જે કંઈ બધા માન હોય આપણા અંતરમાં એ બધા સંતની આગળ મૂકી દેવાની. ત્યારે એની અંદર ઘણી બધી તકલીફ આપણને થતી હોય છે વડોદરાના દીવા. પરંતુ આ કહેવાનું તાત્પર્ય એ કે જો આ મોટા સંતની આગળ આવું માન રાખ્યું અધિકારનું તો આ દશા થઈને ઊભી રહી. તો મહારાજ કે આ માન એ આપણને જ નડતું હોય છે, માટે એને પણ મૂકી દેવું. ઘણાને કુળના માન હોય કે આમ પટેલ કુળના, અથવા તો અમે આમ છ ગામના, અથવા તો અમે આમ બ્રાહ્મણ, તે કુળના માન બધા બાળ સમાજની અંદર જ્ઞાતિમાં બરાબર છે, પણ અહીંયા આ ભગવાન અને સંતની આગળ આ સત્સંગની અંદર જો કુળના માન આવી રીતે રાખવા ગયા તો એની અંદર પણ કોઈ રીતે પત્તો પડતો નથી. ભાગવતની અંદર લખ્યું કે દુર્ભગો બત લોકો એમ યદવો નિતરામ અપી, કે યાદવો ભગવાનના કુળના જ હતા પણ અભિમાનની અંદર બધા રહી ગયા, અને પેલી બધી ગોપીઓ જે ભરવાડ જ્ઞાતિની કહેવાય એ પોતાનું કલ્યાણ કરી ગઈ. માટે કુળના માન વાળા એ બધા રખડી પડતા હોય છે ભગવાનની આગળ. બીજે બધે બરાબર છે, પરંતુ અહીંયા આ સત્સંગની અંદર એવા કુળના માન પણ રાખવા નહીં. નહીંતર સત્સંગની અંદર ઘણી વાર એવું થઈ જાય, પટેલની અંદર ગેર સભા હોય તો બીજા કુળવાળા જાય જ નહીં કે આ મારી જ્ઞાતિના નથી. હવે આ તો આપણું કુળ, હવે આ બ્રહ્મનું કુળ થઈ ગયું. કુળ તજીને નિષ્કુળ થયા તેનું કુળ અવિનાશ છે. નિષ્ણાંત સ્વામી કહે છે કે આપણું હવે કુળ કયું, આ અક્ષર કુળ આપણું, આ ભગવાન અને સંત એ આપણું કુટુંબ કહેવાય. હવે એની અંદર આવી ગયા પછી પણ આવા બધા જ્ઞાતિના માનને લીધે આવી રીતે તકલીફો ઘણી સત્સંગની અંદર પણ થઈ ગયા. એકવાર ગોપાળન સ્વામી કથામાં વાતો કરતા હતા ને એમણે કંઈ કડવા પટેલની પ્રકૃતિની વાતો કરી થોડી, કે કડવા જરા આવા ને તેવા. એમાં એક સાધુ 40 વર્ષથી સાધુ થયેલો બેઠો થઈ ગયો સભાની અંદર. કડવા હું તમારો બાપ માર્યો છે, કારણ કડવા કડવા કયા કરો છો? સ્વામીએ કહ્યું, માફી માગી, મને ખબર નહીં કે તમે 40 વર્ષથી સાધુ છો પણ હજી મીઠા થયા નથી, કડવા ને કડવા રહ્યા છો. ત્યારે આવી કડવાશ એ આપણા અંતરની અંદર પણ રહી જતી હોય. 25 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી સત્સંગ કરતા હોઈએ તો પણ આ કુળના માન, આ જ્ઞાતિઓના માન, આ ગામના માન બધા આપણને રહી જાય. એમાં સામાન્ય સત્સંગીને ભક્તિભાવવાળાને આપણે ઓળખી શકીએ નહીં. એકવાર ગુણાતીતાન સ્વામી ત્યાંથી બધો સંઘ લઈને અહીંયા વડતાલ આવતા હતા, એમની સાથે લાલાભાઈ હતા ઉપલેટાના. હવે લાલાભાઈ બિચારા સાવ સામાન્ય ભગત, હવે તો ચોરણો અને આવી રીતે બધું પહેરેલું, બધું જૂનું જૂનું, અને આમ કોઈ ઠેકાણું આપણને લાગે નહીં ઉપર, બાહ્ય દેખાવ ઉપરથી. અને સ્વામી આમ સોજિત્રા બાજુથી પસાર થયા ને હરિભક્તે બોલાયા કે સ્વામી ગામમાં પધરામણી કરતા જાઓ. સ્વામી ગામમાં ગયા અને સભા ભરેલી ને ત્યાં લાલાભાઈ પોતે આવ્યા, તે બધાએ આવી રીતે આમ નાકે રૂમાલ દીધા કે આ કેવો લગર વગર વેશ પહેરીને આવ્યા છે, એમ કંઈ ખબર પડતી લાગતી નથી. પછી સ્વામી તો જાણી ગયા કે આ બધાને પોતાનું આમ પટેલપણાનું ને આમ છ ગામનાનું બધું માન લઈને બેઠા છે, પણ એમાં લાલાભાઈને ઓળખી શકતા નથી. પછી સ્વામીએ કહ્યું કે આ લાલાભાઈને ઓળખો છો? સ્વામીએ બાજુમાં જ બેસાડ્યા. સ્વામી કહ્યું કે આ લાલાભાઈને ઓળખો છો? કે ના, અને ઓળખવા જેવાય લાગતા નથી, કારણ કે આમ સૂટ બૂટ પહેરીને આવ્યો હોય તો આપણને લાગે કે આની જરા ઓળખાણ કરી, હવે આ ગામડિયાને શું ઓળખવાનું, ઓળખીને શું આપણું કામ કરશે. પછી સ્વામીએ વાત કરી કે આ ઉપલેટાના મારા લાલાભાઈ છે, 16 વર્ષની એમની દીકરી થઈ છે ઘરની અંદર, પણ તે દીકરીની નાકની દાંડી સામું પણ હજી સુધી અમને જોયું નથી. બધા પટેલના રૂમાલ નાક ઉપરથી એઠા પડી ગયા કે આપણે ટીનોપોલમાં ધોયેલા બગલા જેવા કપડાં પહેરીને બેઠા છીએ, પરંતુ ગમે ત્યાં ડાફાડોળિયા માર્યા કરીએ છીએ, અને આ હરિભક્તની કેવી સ્થિતિ છે. તો આ કુળનું માન હોય ને આવા સામાન્ય દેખાતા સત્સંગી, પણ સ્થિતિ બહુ ઉચ્ચ હોય આપણે ઓળખી શકીએ નહીં અને દ્રોહ કરી બેસીએ તેમાં ભગવાન ઘણીવાર કુરાજી થઈ જાય. માટે મહારાજ કહે છે કે આવા કુળના માન
એ પણ સત્સંગમાં કોઈ રાખવાની વિદવત્તાના માન બધા મૂકી દેવાના, સંપત્તિના માન હોય તો એને પણ તજી દેવાના. ભગવાનને સંતની આગળ તો કાંઈ આપણી મોટપ નથી, અનંત કોટી બ્રહ્માંડો એની વિસાતમાં નથી. એવા સંતની આગળ આપણે આવું આમ સામાન્ય આપણું લાખ બે લાખની મિલકત હોય, સમાજની અંદર કંઈ સ્ટેટસ હોય, પાંચ પચીસ માણસ ઓળખતા હોય, એનું માન લઈને જો નમી ન શકીએ એમની આગળ, અથવા તો અટંટ રહીએ, તેની અંદર ખોટ આપણને જ જાય, તો એ વાત મહારાજ કહે છે કે આપણે આપણ મૂકી દેવું. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ગુરુ નિર્માની થઈને વર્તે છે, આપણા ભગવાન શ્રીજી મહારાજ નિર્માની થઈને વર્તી ગયા, તો સત્સંગની અંદર આપણે પણ કોઈ પણ પ્રકારનું માન એ રાખવું નહીં. આ વાત મહારાજે કરી. અને હવે પછી મહારાજે પોતાના આશ્રિતોને આવું જ્ઞાન આપીને સુખિયા કર્યા, અને ત્યાર પછી પોતાનું વિચરણ હવે આગળ કરી રહેલા છે. મહારાજની પ્રકૃતિ એ કેવી હતી? તો આવી રીતે જ્ઞાન પણ આપતા અને સાથે સાથે પોતાના ભક્તોને જુદી જુદી લીલાઓ કરીને એ સુખ પણ અપાર આપતા, જ્ઞાને કરીને પણ સુખિયા કરી દેતા, અને આ પોતાના ચરિત્રો, પોતાની લીલાઓ એના દ્વારા પણ આ મહારાજ બધા ભક્તોને અપરંપાર સુખ આપતા. ઉપનિષદોમાં ભગવાન માટે લખ્યું છે કે રસો વૈ સહ. ભગવાન કેવા છે? રસમય મૂર્તિ છે. બધી જ પ્રકારનું સુખ એમના સ્વરૂપની અંદર રહેલું છે. રસમ હિ અયમ લબ્ધવા આનંદી ભવતી. એ રસને પામીને બધા જીવો એ શાશ્વત આનંદને પામતા હોય છે. તો પોતાના સ્વરૂપનું જે સુખ એ ભક્તોને આપવા માટે શ્રીજી મહારાજ નિત્ય નિત્ય નવી લીલાઓ પણ કરતા. તો હવે એ લીલાઓનું પણ સુંદર વર્ણન આ સત્સંગી જીવન ગ્રંથની અંદર કરેલું છે. કારણ કે મહારાજે કાર્યણીના પાંચમા વચનાત્મા કહ્યું કે ભગવાન શા માટે આ પૃથ્વી ઉપર આવે છે? ભગવાન તો પોતાના ધામમાં બેઠા બેઠા પણ ભક્તોનું કલ્યાણ કરવા માટે સમર્થ છે, તો એમને પૃથ્વી ઉપર શા માટે આવવું પડે છે? તો મહારાજે ત્યાં પ્રયોજન બતાવ્યું કે પોતાના જે પ્રેમી ભક્તો હોય એને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. કારણ કે મનુષ્યની સાથે મનુષ્ય જેવા થાય તો પછી એને સુવર્ણ થાય, એને ભગવાનમાં હેત થાય, તો ભક્તોને સુખ આપવા માટે, એમને લાડ લડાવવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. અને પોતાની લીલાઓ દ્વારા પોતે આ સુખ એ પોતાના હરિભક્તોને પણ આપતા હોય છે. જેમ કૃષ્ણ ભગવાને બધી તમે જુઓ તો જાત જાતની બધી લીલાઓ કરી, રાસલીલા કરી, ત્યાર પછી આવી રીતે જળ ક્રીડાઓ કરી, અને બધી લીલાઓ કરીને એમણે પોતાના ભક્તોને સુખ આપ્યું, એમ શ્રીજી મહારાજ પોતે પણ અનેરી બધી લીલાઓ એ વારંવાર કરતા રહેતા. બહુ ઉત્સવ પ્રિય શ્રીજી મહારાજ હતા. ઉત્સવો ઉજવવા અને ભક્તોને સુખ આપવું એમને વારંવાર આ રીતે ગમતું, અને એની અંદર જુદા જુદા પોતે ઉત્સવો ઉજવાવતા. એની અંદર રંગોત્સવ એ શ્રીજી મહારાજને અતિશય પ્રિય. જ્યારે જ્યારે આ રંગોત્સવનો સમય આવે અને કંઈ તૈયારીઓ થઈ ના હોય તો મહારાજ સામેથી બધા સંતોને વાત કરતા કે પછી નાથ કહે સુણો દાસ, આ તો જાય છે ફાગણ માસ, ગાવો ફાગ ને ધૂમ મચાવો, નિત્ય નાવે અવસર આવો. મહારાજ કે આ ફાગણ મહિનો જાય છે, તમે હજી કંઈ રંગોત્સવની તૈયારી કરી નથી, આવો સમય પછી નહીં આવે, માટે બધી તૈયારી રંગોત્સવની કરો. એમ કરીને મહારાજ આ રંગોત્સવ માટે આવી રીતે બધા સંતોને પણ ઉત્સાહ પ્રેરતા, અને સંતો બધા તૈયારીઓ કરતા, પોતે પણ એ તૈયારી અંદર રસ લેતા. કારણ કે પોતાને આ ઉત્સવ દ્વારા સુખ આપવું હોય ભક્તોને, તો પોતે પણ આવી રીતે જગ્યા વ્યવસ્થિત પાછી પસંદ કરતા. કારણ કે જગ્યા સારી હોય તો ઉત્સવ ઉજવવાની મજા આવે, એટલે મહારાજ પોતે આ જગ્યા પસંદ કરવા માટે નીકળતા. અને પછી વડતાલ, ગઢડા, બોટાદ આ બધી જગ્યાએ એમણે પોતે આવા રંગોત્સવ કરેલા છે, તો એનું સુંદર વર્ણન આ ગ્રંથની અંદર એ બધું આવી રહેલું છે કે કેવી રીતે મહારાજ પોતે આ બધા ઉત્સવો કરતા. પોતે બહુ અંગત રસ લેતા. જ્યારે રંગોત્સવ આવે ત્યારે પત્ર એમણે એકવાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા રામદાસ સ્વામી એમને લખેલો કે હુતાશનીના પાંચ દિવસ પૂર્વે અમે આવશું, ભારે રંગોત્સવ કરવો છે, તે માટે 20 થી 25 ગાડા કેસુડા મંગાવજો, નવા વાંસની પિચકારી બનાવજો, તેના માટે 5 ગાડા વાંસ લાવજો, જરૂર પડે તો બીજો પણ લેજો, ઘોડાસર અને ઠાસરા માટે ઠાસરા આ માટે તમે પત્ર લખી દેજો, અને 10 ગાડા ગુલાલ મંગાવજો. આ 10 ગાડા ગુલાલ અને 5 ગાડા વાંસ અને 20 થી 25 ગાડા કેસુડાના, અને આવી બધી આમ જબરજસ્ત તૈયારીઓ મહારાજ પોતે કરાવતા. મહારાજ બધા સંતોને કહેતા કે દ્વારકા, કચ્છ, મારવાડ અને ગ્વાલિયર સુધી પત્ર લખજો, બધા હરિભક્ત ઉત્સવની અંદર આવે. અમે પણ નિમાડ, ખાનદેશ, સુરત, મુંબઈ, પુના, દીવ અને માંગરોળ સુધી પત્રો લખ્યા છે. તો બધા હરિભક્તોને બોલાવીને આ સુખ આપવા માટે મહારાજ બધો ઉત્સવ કરતા. પોતે લખે છે કે હર કોઈ પ્રકારે ભક્તો અમને સંભાળે અને તેમનો ઉદ્ધાર થાય તેટલા પ્રયોજનથી આ મોટો ઉત્સવ અમારે કરવો છે. ભક્તો પોતે આ સ્મૃતિ રાખે ઉત્સવની, તેમનું કલ્યાણ થાય એના માટે મહારાજ આ ઉત્સવો કરતા. બધાના માટે પાછી અલગ અલગ પિચકારીઓ પણ બનાવી રાખતા. જણ જણ પ્રત્યે જુજવી,
પિચકારી કરાવી પ્રીતશુ, બધાને પાછી એક એક પિચકારી પણ આપવાની, એટલે આમ રમવાની અને મજા આવે, ખાલી આમ જોયા નહીં કરવાનું, પણ આટલું બધું આમ મહારાજ બધા હરિભક્તોનું પણ ધ્યાન રાખતા. પેલો રંગ જે છાંટવાનો હોય એ પણ પાછો વ્યવસ્થિત બનવો જોઈએ. એકવાર સારંગપુરની અંદર મહારાજ આવેલા અને ત્યાં આગળ નાથા ભાવસાર અને બોટાદનો એક હરિભગત, એણે આખી રાત જાગીને રંગ તૈયાર કરેલો. મહારાજ જોવા આવ્યા તો રંગ બહુ આમ ઘાટો બનેલો, એટલે મહારાજ કે આ રંગની અંદર આવી રીતે રમવાનું સુખ નહીં આવે, માટે બંનેને જુદા જુદા કડાયામાં ભરી દો અને જેટલો રંગ છે ને એટલું બીજું પાણી અંદર એમાં નાખો તો આમ પિચકારીમાંથી છૂટે એવો રંગ બની શકે. તો આ રીતે બધું આમ આવું બધું સૂક્ષ્મ ધ્યાન એ પણ મહારાજ પોતે રાખતા અને મોટા મોટા કડાયા બધા રંગના પોતે ભરી દેતા, કારણ કે જ્યારે આ રંગ ખૂટી જાય તે મહારાજને કદી પણ ગમતું નહીં એવું આધારાનંદ સ્વામી એમના ગ્રંથની અંદર લખેલું છે. પછી બેની મંડળી પાડતા, બબેની કે પછી બાંધી બે મંડળી, વળી શ્યામ સખા સજ્જ થયા. સંતોને હરિભક્તોનું ગ્રુપ રાખે મહારાજ, અને પોતે ક્યારેક સંતોના ગ્રુપમાં રહે, ક્યારેક હરિભક્તોના ગ્રુપમાં રહે, અને સામ સામે પોતે આવી રીતે બધો રંગોત્સવ કરતા. બધું આમ જમવાનું બધું પૂરું થઈ જાય અને પછી મહારાજ આ રીતે પોતે આ રંગોત્સવની અંદર પધારતા અને ગુલાલની મૂઠ મહારાજ નાખે, એટલે બધાને આવી રીતે ખબર પડી જાય કે હવે રમવાની છૂટ થઈ છે. એટલે પછી સામ સામે બધી પિચકારીઓ એ બધી આવી રીતે હરિભક્તો સંતો મહારાજ એ પોતે ચલાવતા, અને એ વખતે વર્ણન નિષ્કુમાર સ્વામી લખે છે કે કેવું બધું વાતાવરણ સર્જાતું. તો નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવન પ્રાણ, ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ, આંખને દીએ ઉઘાડવા, વહે શેડ સમૂહનો વેગ, ત્રિકમ ભરી ભરી ત્રાસડા, નાખે રંગ કેસર તણ. તમારી આમ આંખ પણ ખુલી શકે નહીં એટલી બધી આમ પિચકારીની ધારા એ શ્રીજી મહારાજ પોતે ચલાવતા. જય જય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો, ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ, દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ. આમ જાણે આકાશની અંદર લાલ લાલ બધું આવી રીતે આકાશ થઈ ગયું હોય એવી પ્રકારનો રંગ ઉડતો, અને દેવતાઓ પણ આકાશની અંદર એને બધું જોવા માટે આવતા. તાકી મારે પિચકારીઓ મુખ ઉપર અલબેલ, કિચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ. આમ કિચડ કિચડ થઈ જાય એટલો બધો રંગ મહારાજ પોતે ઉડાડતા. બોટાદની અંદર મહારાજે રંગોત્સવ કરેલો, આખા ગામની અંદર પછી પિચકારી લઈને ફરેલા અને બધાને આવી રીતે ગામ રંગેલા, અને એટલો બધો કિચડ થઈ ગયેલો હજી સુધી સુકાતો નથી. તમે જાઓ તો હજી પણ કિચડ એવો ને એવો આપણને એ ગામમાં દેખાય છે, પણ એ મહારાજ આવી રીતે બધો કિચડ આવી રીતે કરે અને બધા ભક્તોને પણ સુખ આપતા. મહારાજની રંગ છાંટવાની ચતુરાઈ એવી હતી કે જે એ મૂર્તિને જુએ એ મૂર્તિ એના અંતરમાં ઉતરી જતી, એવું હરિચરિત્રામૃત સાગરમાં આ સંતોએ નોંધ્યું છે. તો એટલી અલૌકિક દિવ્ય સુખની લાણ એ મહારાજ પોતે કરતા. પિચકારી એવી મારતા કે ત્રણ ત્રણ માળ સુધી એની ધારા જાય, કોઈ આમ ત્રીજા માળ ઉભો રહીને જોતો હોય તો સીધી ત્યાં આગળ પિચકારી મહારાજ લગાવે, ત્રણ માળ ઉપર ઉભો હોય તોય પણ રંગાઈ જાય. તો આવી પ્રકારનો આ રીતે મહારાજ આ રંગોત્સવ પણ પોતે કરતા, અને એટલું બધું આમ મહારાજને આમ આનંદ આવતો, એટલું બધું મહારાજ પોતે આમ ઉત્સાહની અંદર આવી જતા કે કેમ કરીને ભક્તોને ન્યાલ કરી દઈએ. તો એટલા બધા જોરથી પોતે આવી રીતે ગુલાલ ને બધું ઉડાડતા કે નિષ્કુમાર સ્વામી લખે છે કે ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટ્યું બાય જામાની ફાટી. મારે જે જામો પહેર્યો હોય તો એટલું બધું આમ હાથ ઉલાડી ઉલાડીને ફેંકે રંગ, તો જામાની બાય પણ ફાટી જાય. આપણે આમ ખમીસ પહેર્યું હોય અને આમ બહુ હાથ ઊંચો કરીએ તો ઘણી વાર ખમીસ ફાટી જાય, તો મહારાજનો જામો ફાટી જતો એટલો બધો આમ મહારાજ ગુલાલ એ પોતે ઉડાડતા. તો આ રીતે આ બધા પોતાના સંતો ભક્તોને આવું બધું સુખ મહારાજ રંગોત્સવનું આપતા. તો આ મહારાજની બધી લીલાઓ એ પણ બધા ભક્તો પોતે અંતરની અંદર સાચવી રાખતા. એવી જળ ક્રીડા પણ કરતા, ભક્તોની સાથે તળાવની અંદર નદીને બધે નાહવા જાય અને ત્યાં મહારાજ બધા સંતોની સાથે નાહે, પોતાના હાથેથી સંતો હરિભક્તો પર પાણી ઉડાડે, પોતે એમની સાથે તરે, ડૂબકી દાવ લગાવે અને બધું જાત જાતનું બધું સુખ એ પોતાના ભક્તોને આપતા. કાર્યાણીમાં એકવાર મહારાજ પધારેલા તો ત્યાં એક કૂવો છે ગામની ભાગોળે, ત્યાં મહારાજે શરત લગાવી બધા સાથે કે આ ઉપર વડ ઉપરથી ભૂસકો મારવાનો અને ફેંટો પલળે નહીં ને એમ એની અંદર આપણે ઊભા રહેવાનું. આવી ઉપરથી ભૂસકો મારે તો ફેંટો પલળ્યા વગર રહે, સીધો માણસ અંદર ડૂબી જ જાય ને. પણ મહારાજ એવી ખૂબીથી આમ કૂદકો મારતા કે ગળા સુધી આવીને અટકી જાય મહારાજ. દરબારોને થઈ જાય કે આ મહારાજ તરવૈયા ખરા છે, પછી એમને હેત થઈ જાય મહારાજના વિશે, અને પછી સ્વામિનારાયણની માળા પોતે ફેરવતા થઈ જાય, વ્યસનો બધા નીકળી જાય ને જીવન સદાચારી બની જાય. તો આ બધી લીલાઓ કરીને મહારાજ પોતે આવું બધું સુખ પણ આપતા. કાઠી દરબારોને ઘોડા ખેલાવવાના બહુ ગમે, તો અશ્વલીલા પણ પોતે કરતા, ઘોડા ખેલવવાની પણ લીલા એ મહારાજ પોતે કરતા. દરબારો મહારાજની પાસે શરત લગાવે એમને એમ કે મહારાજને તો કઈ શું ઘોડા ખેલાવતા આવશે, આવડતા હશે, આ તો પૂરબિયા બ્રાહ્મણ છે, દરબારો ઘોડા ખેલવી જાણે. એટલે મહારાજની પાસે
શરત લગાવે, મહારાજ એવી ઘોડી પુરપાટ દોડાવે બધા પાછળ રહી જાય, એટલે બધાને પછી મહિમા સમજાય કે આ ઘોડા ખેલવનારા ઘણા, એટલે પછી હેત થાય અને મહારાજની સાથે પોતે ફર્યા કરે, એમ કરતા કરતા બધા દૂષણો એમના નીકળી જાય. તો મૂળ લક્ષ્ય આ હતું કે પોતાના ભક્તોના અંતરમાં એમની મૂર્તિ સ્થિર થઈ જાય, એના માટે પોતે ઘેડા ઘોડા પણ આવી રીતે ખેલાવતા. પછી તો બધા જાણી ગયા કે આ તો આ ભગવાન છે અને આપણી જોડે ઘોડા ખેલવીને આપણને આવી રીતે સુખ આપે છે. પછી મહારાજ જયારે વાત કરે કે હાલો ઘોડા ખેલવવા, કે તમારું ભગવાન પણ બાજુમાં મૂકો ને પછી આવો તો તમને બતાવી દઈએ. દરબાર પછી આવી વાત કરતા કે તમારું ભગવાન પણ બાજુ મૂકીને ઘોડા ખેલાવવા આવો તો પછી અમે કંઈક તમને અમારું કૌવત બતાવીએ. તો આવી બધી રમૂજ મહારાજ પોતે કરાવતા અને આ રીતે પોતાના ભક્તોને સુખ આપતા. પરિવેષણ લીલા એટલે કે પીરસવાની પણ લીલા અદ્ભુત મહારાજ પોતે કરતા. સંતોને અને હરિભક્તોને જમાડવાનું શ્રીજી મહારાજને બહુ તાન હતું. આપણે જે ચેષ્ટા રોજ બોલીએ છીએ એમાં પણ આપણે બધા રોજ એમની લીલાને સંભાળીએ છીએ કે ફરે પંગત મારે વારંવાર મહારાજ, સંત હરિજનને રે પીરસવાને કાજ, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા. મહારાજને બહુ જ શ્રદ્ધા, પીરસવાની અંદર કોઈ દિવસ પોતે થાકે નહીં. વડતાલની અંદર જે ધર્મશાળા હતી એની અંદર કેટલી વખત મહારાજ પોતે પીરસવા પધારેલા, તો હરિલીલામાં લખ્યું છે કે ધન્ય ધન્ય તે ધર્મશાળાને, વાલો વિચર્યા બહુ એ સ્થાને, 496 વાર ફર્યા ત્યાં પ્રભુ પંક્તિ મોજાર. જમવારી પંક્તિ થયેલ એમાં 496 વખત મહારાજ પોતે પીરસવા આગળ એ ધર્મશાળાની અંદર પધારેલા છે. આપણને ખ્યાલ આવે કેટલો બધો હરિભક્તો અને સંતોને આ જમાડવાનો એમને ઉમંગ હશે. જમાડવાની સાથે સાથે આમ વ્યવસ્થિત પીરસવાનું એ પણ મહારાજને ગમતું, એમ જેમ તેમ પછી એમ પીરસીને નીકળી જવાનું એમ નહીં, પોતે જ પીરસવાનો આગ્રહ રાખતા કે કોઈ બીજા સંત કે હરિભક્ત પીરસે તો મહારાજને ગમતું જ નહીં. કારણ શું? તો એની અંદર લખે છે કે ઓર કોઉ પીરસે ભોજન જેહા, હરિમન નહીં માનત તે. આમ ભગવાનનું મન એની અંદર માનતું નહીં. કેમ? તો જન જન કી રુચિ જેહી પ્રકારા, હરિ જાનત સો તેહી પ્રકારા. કારણ કે કોને કેવું ભાવે છે એ બધું મહારાજને ખ્યાલ હતું. બીજો પીરસવા નીકળ્યો તો જોયતું હોય કે ના જોયતું એ બધું મૂકીને હાલવા માંડે આગળ, પણ મહારાજ જાણતા કે આમને આ જોઈએ, આમને આ જોઈએ, એટલે એ રુચિ પ્રમાણે પીરસવા માટે મહારાજ પોતે જ નીકળતા, કોઈ બીજાને પીરસવા માટે એ પોતે મોકલતા નહીં. તો આ રીતે સંતોને હરિભક્તોને જમાડવાની જે લીલા એ પણ મહારાજ પોતે ખૂબ જ આવી રીતે પ્રેમે કરીને કરતા. પીરસતી વખતે 4-5 સંતો એમની આગળ આમ થાળ ભરીને ચાલતા હોય, મહારાજ એમાંથી બધાને મૂકતા જાય, મુકુંદ વરણી એ મહારાજને આમ પરસેવો ના થાય એટલે પાછા રીતે પંખો લઈ અને ચાલતા હોય. ક્યારેક આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એને પણ મહારાજ આ સેવાનો લાભ આપતા. પણ આ રીતે પંગતની અંદર પોતે પીરસવા નીકળતા અને એ વખતે કેવી અલૌકિક લીલાઓ એ પોતે કરતા એનું વર્ણન રાઘવદાસ નામના એક કવિએ એમના શ્લોકાની અંદર બહુ સુંદર લખ્યું છે કે સંત જમાડવા આદરે આવે, એક હાથ કેડે એક ડોલાવે, તે હાથમાં લઈ રૂમાલ, ચાલે છોગાળો ગજગતિ ચાલ, ખેસ આડસોડે કમર કસતા, આવે સંતોમાં મંદ મંદ હસતા, પીરસવા સંત પંગતિમાં ફરે, લ્યો મહારાજ લાડુ ઘેરે સ્વરે કરે, ફરતા ઉભા ત્યાં કીર્તન ગાવે, સાથળે હાથ મુઠ્ઠી લગાવે, આખો લાડુ કોઈ ન લીએ જ્યારે, અડધો લાડુ લ્યો એમ કહે ત્યારે, મુઠ્ઠીમાં દાબી કહે રસિયો, મહારાજો મહાપ્રસાદ લ્યો. મહારાજ પોતે આવી રીતે લાડુને આ બધી વાનગીઓ પીરસવા માટે નીકળતા અને આગ્રહ કરીને સંતોને હરિભક્તોને પોતે જમાડતા. પોતે જે બધું ભોજન પીરસવા નીકળવાના હોય ને તો એને મહારાજ પોતે રૂમની અંદર આવી રીતે પેક કરીને રાખે, કોઈને બતાવે નહીં કે આજે કઈ વાનગી જમવાની છે. કારણ મહારાજ પોતે બતાવે છે કે એકવાર જો રસોઈને જોઈ જાય તો પછી રસોઈને જમવાનો ઉમંગ રહેતો નથી. રસોઈ છે ને બહુ જમી ન શકે, કારણ કે આખો દાડે બધું જોયા જ કરવાનું હોય, એમાં એમ જ ધરાઈ ગયો હોય. એટલે જે પીરસવાની આઈટમ હોય ને મહારાજ અંદર રૂમમાં મુકાઈ રાખે, કોઈને દેખાડે નહીં. મહારાજ કે આ જોઈ જાય ને પછી કોઈ જમતા નથી. તો આવી એમને આ જમાડવાનો બધાને ઉમંગ હતો અને મહારાજ આવી રીતે બધી લીલાઓ કરતા, બધી આમ મીઠી રગજગ પણ સંતો હરિભક્તો સાથે થતી. કારણ કે મહારાજને જમાડવાનો આગ્રહ હોય પણ જમવું કેટલું, પેટ બધું ભરાઈ જાય પછી ઓછું કંઈ જમી શકાય છે. છતાં પણ મહારાજ આવી રીતે પોતે સંતો જ્યારે ના પાડે ત્યાં પછી એમના માથે આવી રીતે દૂધપાકની ધાર કરે. લીએ ન લીએ દીએ પરાણે, હરિ પીરસે હાથડે, નાના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. મહારાજ પછી દૂધપાક ના પાડે પીરસવાની, અરે લેવાની, તેના માથા ઉપર આખી બધી ધાર કરતા. એકવાર મહારાજ પંક્તિમાં ફીરસવા નીકળેલા અને બ્રહ્માનંદ સ્વામીની સાથે મહારાજને સખા ભાવ, એટલે બ્રહ્માનંદ સ્વામી આગળ આવીને અટકી ગયા અને મહારાજે કહ્યું કે લ્યો આવી ત્યાં માલપુડા છે આજે, તો એટલે માલપુડા જમાડ્યા. બ્રહ્માનંદ સ્વામીને એમ કે આ એક જ આઈટમ હશે એટલે બરાબર, એમણે તો મહારાજ આપે એટલા લઈને જમી ગયા.
પછી મારા દૂધપાકનું કમંડલ લઈને આવ્યા અને દૂધપાકમાં ઘી પાછળ પીરસવા માટે મૂળજી બ્રહ્મચારીને રાખ્યા. અલૌકિક રીત, દૂધપાકમાં કોઈ દાડ ઘી આપણે જોયું નથી, પણ મહારાજ દૂધપાકમાં ઘી પીરસીને બધાને જમાડતા. અને ત્યાં આગળ મહારાજે બ્રહ્માન સ્વામી કહ્યું કે લ્યો હવે પથ્થર ધરો, એટલે મહારાજે દૂધપાક રેડ્યો તો દૂધપાકે બ્રહ્માન સ્વામી જેટલો મહારાજ આપી ગયા એ બધો પી ગયા. કારણ કે ભગવાન પીરસનારા હોય ત્યાં પછી શું કરવા બાકી રાખવું, એ બધો પી ગયા. આમ કંઠ સુધી આવી ગયું બધું, હવે એમ એક દાણો મોઢામાં જઈ શકે એવી સ્થિતિ નહોતી. અને મહારાજ વળી પાછા 10 માલપોળાની થપ્પી લઈને આવ્યા પંક્તિમાં, અને બ્રહ્માન સ્વામી કહે કે લ્યો અમારે આ તમને આપવું છે. મહારાજ હવે તો કે ગળા સુધી આવી ગયા છે, માટે હવે મારાથી જશે નહીં. મહારાજ કે તમે શું રીતે દેહાભિમાની થઈ જાઓ છો, તમારે ક્યાં પચાવવાનું છે, પચાવવાનું તો અમારે છે ને. ગીતામાં લખ્યું છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહ માશ્રિતઃ પચામી અન્નમ ચતુર્વિધમ, કે અમે વૈશ્વાન રૂપે તમારા પેટની અંદર રહેલા છે એ બધું પચાવનારા છે, તમે આ દેહનું મમત્વ શું કરવા રાખો છો. ત્યારે બ્રહ્માન સાંઈ કે મહારાજ ગીતામાં એવું લખ્યું છે કે યુક્ત આહાર વિહાર કરવો જોઈએ, વધારે જમાય નહીં. ત્યારે મહારાજે પણ બ્રહ્માન સ્વામીની આ ચતુરાઈ જોઈને રાજી થયા. પણ મહારાજે પછી પાછી દલીલ કરી, મહારાજ કહે છે કે બરાબર છે યુક્ત આહાર વિહાર રાખવો, પરંતુ જ્યારે ભગવાન પીરસવા આવે ત્યારે કંઈ એમાં યુક્તપણું રાખવાનું હોય નહીં. લક્ષ્મી ચાંદલો કરવા ત્યારે કપાળ ધોવા ઓછું જવાય, માટે અમારે તમને આજે જમાડવા, તમને ખબર પડે ને કે અમે ધરાઈ ગયા અને હરિભક્તો ભેટ લાવે ત્યારે અમે કેવી રીતે જમીએ છીએ. કારણ કે અમે ધરાઈને બેઠા હોઈએ ને તો હરિભક્ત પાછા લાવે કે લો મહારાજ પ્રસાદી જમો, તો અમારે જમવું પડે છે, એટલે અમને કેવું કષ્ટ પડે તમને આજે અમારે બતાવવું છે. પેલા બ્રહ્માન સાહેબ કે ફરી કોક વાર બતાવજો ને કે આજે ઓછો દાડો આ તમને પકડાયો હાથમાં, કે ના કે આજે જ અમારે તમને જમાડવા છે. અને એવી રગજગ થઈ તો બ્રહ્માન સ્વામી પથ્થર ઉપર આમ આડા પડી ગયા, કે પથ્થરમાં મૂકી ન શકે આપણે નહીં, આ મરદા નમી જઈએ આમ થાળી ઉપર નથી આમ ના ના કરતા કરતા, ઘણા થાળી લઈને ઊભા થઈ જાય કે નથી જોઈતું નથી જોઈતું એમ કહીને. તો આ રીતે બ્રહ્માન સ્વામી આમ આડા પડી ગયા, તો મહારાજ એમના મસ્તક ઉપર 10 માલપુડાની થપ્પી મૂકીને આગળ વયા ગયા. પછી બ્રહ્માન સ્વામી હુતા હુતા એક એક માલપુડો લઈને પાછા જમી ગયા 10-એ 10. પણ આવી બધી લીલાઓ એ મહારાજ પોતે કરતા અને બધાને સુખ આપતા. એકવાર ખરડની અંદર ગયેલા મહારાજ, જા ભાલ પ્રદેશમાં ખરડ ગામ છે, ત્યાં આગળ મહારાજે ખીચડી બનાવડાવી. હવે ખીચડી બનાવી અને જ્યાં બની રહી ત્યાં બધો પાછો સંતોનો નરિભક્તનો સંગ આવ્યો, એટલે મહારાજ કે ખીચડી હવે ખૂટે એવું લાગે છે, એટલે મહારાજ કે ગામમાંથી બધું ઘી લઈ આવો, ખીચડીને ઘી જમાડવું છે, એટલે ખીચડી ઓછી જમી શકાય, જો ઘી અંદર ભળે તો જરા ભારે થાય તો બધાને પહોંચી રહે. એટલે મહારાજે ઘી મંગાવ્યું, પેલા કે આટલો ભાવ છે, મારે કે જેટલું એ બધું લઈ આવો, કે ઉધડક આખું ગામનું ઘી મહારાજે ભેગું કરી નાખ્યું. અને પછી સંતોને હરિભક્તોને જમાડવા માટે બેસાડ્યા અને મહારાજે બધાને કહ્યું કે ખીચડીની અંદર ખાડો કરી રાખો, એટલે ઘી અમારે પીરસવું છે. એટલે બધાને ખીચડી પીરસાઈ ગઈ અને પછી બધા સંતો હરિભક્તો તૈયાર થઈને બેઠા અને મહારાજ તાંસળી લઈને નીકળ્યા. તો આમ આખો આમ ખાડો ભરાઈ જાય પેલો ખીચડીની અંદર અને ઘી આખું આમ બહાર નીકળે, ખીચડી તણાય ને ત્યાં સુધી ઘી મહારાજ પોતે પીરસવા લાગ્યા. આખી પૃથ્વી નીચે એ ઘી ઘી વાળી થઈ ગઈ. અત્યારે પણ ત્યાં આગળ આ લીલા કરી ત્યાં છત્રી પણ કરવામાં આવી છે પ્રસાદીની. તો આટલું બધું આમ મહારાજને જમાડવાનો ઉમંગ કે કેમ કરીને આ બધા સંતો હરિભક્તોના અંતરમાં પોતાની મૂર્તિ આ બધી સ્થિર થઈ જાય. તો આ રીતે બધાને જમાડતા. એકવાર ગઢડાની અંદર બધી રસોઈઓ મહારાજ હોય ત્યારે બધા હરિભક્તો આપે તો રોજ મહારાજ પીરસવા પધારતા. પણ બનેલું એવું કે એ વખતે અદ્ભુતાનંદ સ્વામી એ પોતે બીમાર પડેલા, એટલે ત્યાં આગળ લક્ષ્મીવાડી આરામ કરતા. હવે અમને રોજ સમાચાર મળે કે આજે તો મહારાજે લાડુ આવી રીતે બધા હરિભક્તો સંતોને જમાડ્યા, આજે તો દૂધપાકની રસોઈ એટલે મારે દૂધપાકની રેલમછેલ કરી. હવે પેલામને આમ મનમાં થાય કે આ કયા ટાઈમે હું બીમાર પડ્યો, કે અને બીમાર હોય એટલે કંઈ જવાય નહીં, નહીંતર મહારાજ પાછા પૂછે કે આ બીમાર જણ કેમ અહીંયા આવ્યા જમવા માટે, તમારે આવું બધું જમાય નહીં. એટલે આમ મનની અંદર બીક પણ લાગે કે મહારાજ ઠપકો આપે તો. પણ પછી તો 10-11 દિવસ એમને એમ વીતી ગયા અને આ પછી એમને થયું કે આમને આમ બધો દિવસ પસાર થઈ જશે અને મહારાજ ચાલ્યા જશે તો આ પ્રસાદી ક્યારે જમીશું આપણે. એટલે એકવાર તો બીમાર હતા ને તોય આવી ગયા પંગતની અંદર બેઠા, અને બરાબર એ સમયે લાડુની રસોઈ હતી. મહારાજ પોતે પીરસવા નીકળ્યા, બધાને 4-4 લાડુથી શરૂઆત કરી. મહારાજની શરૂઆત કોઈ દાડ મોડી હોય નહીં, સર્વોપરી ભગવાન તો સર્વોપરી એની શરૂઆત. 4-4 લાડુ બધા મૂકી દીધા. પાછી એ વખતે મોટા મોટા શેરે શેરગીના થતા, અત્યારે બધા લીંબુની સાઈઝના થઈ ગયા એવું નહીં, મોટા મોટા લાડુ આવી રીતે બનાવવામાં આવતા. અને મહારાજે 4-4 લાડુ બધાને મૂકી દીધા. 4 લાડુ બધા સંતો અને હરિભક્તો બધા જમી ગયા, એટલે વળી પાછા મહારાજ પોતે બીજા 4-4 લાડુ લઈ નીકળ્યા અને બધાને મૂકી દીધા કમ્પલસરી. એમાં કંઈ ના પાડવાની જ નહીં, અમુક જેમ બેઝિક કોર્સ હોય ને એટલું તો કરવું જ પડે બધાએ. એમ 8-8 લાડુ બધાને જમાડ્યા. પછી મહારાજ 2 લાડુ લઈને હાથમાં નીકળ્યા કે હવે કોને જમવું છે. બધા આવી રીતે ગળા સુધી આવી ગયા, બધાએ ના પાડી. પછી મહારાજે કહ્યું કે હવે જો કોઈ 2 લાડુ લે ને તો એને અમે આવી રીતે મસ્તક ઉપર હાથ મૂકીશું. હવે આ લાભ કોણ જવા દે, મહારાજ સાક્ષાત માથા ઉપર આપણે હાથ મૂકે
એટલે બધા આમ થોડા ઘણા ખંપતી ધર હતા, એ લોકોએ બબ્બે લાડુ લીધા, જેના આમ કેપેસિટી હતી નહીં, એને દૂરથી દર્શનમાં લાભ માની લીધો કે દર્શન પર્સન મોટો જગન, એટલે કે આપણે નથી ખાવા. એટલે પછી કેટલા બબ્બે લાડુ લીધા, એમાં અદ્ભુતાન સ્વામીએ બે લાડુ લઈ લીધા, ક્યાં કારણ કે 10 દિવસથી બધી પ્રસાદી જતી હતી કે આપણે આ વખતે જવા દેવું નથી. તે પોતે બે લાડુ લીધા, પછી 10 લાડુ બધાને આવી રીતે આવ્યા. પછી મહારાજ વળી પાછા બે લાડુ લઈને નીકળ્યા. મહારાજ કે હવે કોને લાડુ જોઈએ છે, કે હવે તો કોણ ખાઈ શકે, 10 લાડુ આમ પેટમાં ગયા હોય. પછી મહારાજે કોઈ તૈયાર થયું નહીં, એટલે મહારાજ કે હવે જો કોઈ બે લાડુ લે ને તો એને મસ્તક ઉપર એક હાથ મૂકવું અને છાતીમાં એક ચરણ અરવિંદ આપવું. હવે આ પ્રકારનું પાછું મહારાજે પ્રલોભન આપ્યું, એટલે વળી પાછા આમ થોડીક રહી સહી હિંમત ભેગી કરીને થોડાક પરમહંસો તૈયાર થયા કે હાલો કે આ ચરણારવિંદ છાતીમાં ક્યાંથી મહારાજ આપણને આપે. એટલે પાછા બબ્બે લાડુ લીધા, એમાં અદભુતાન સ્વામીએ જંપ લાવીને એમણે બે લઈ લીધા, તે 12 લાડુ થઈ ગયા. પછી મહારાજ બબ્બે લાડુ લઈને વળી પાછા પંગતમાં આવ્યા. મહારાજ કે હવે બબ્બે લાડુ કોને જોઈએ છે, તો હવે કોણ તૈયાર થાય. છતાં પણ પછી તો આવી રીતે કોઈ તૈયાર થયું નહીં, એટલે મહારાજે વળી પાછી વાત કરી કે હવે જો કોઈ આવી રીતે 2 લાડુ લે મારી પાસેથી તો એને 2 ચરણારવિંદ છાતીમાં અને 2 હાથ મસ્તક ઉપર મૂકું. કોઈ તૈયાર થયું નહીં. એ વખતે અદ્ભુતાન સ્વામી કે મહારાજ લાવો 2 લાડુ કે, અને મહારાજે એમના માથે એમને પત્રમાં 2 લાડુ મૂક્યા. અને પછી મહારાજ આગળ જતા હતા, અદ્ભુતાન સ્વામી હાથ પકડો, ક્યાં જાઓ છો કે, આ માથા ઉપર હાથ મૂકવાની વાત કરી છે ને છાતીમાં ચરણારવિંદ આપવાના છે. મહારાજ કે પણ હું હાથ ધોઈ આવું ને, આ ઘીવાળા થઈ ગયા લાડુ પીરસી પીરસીને હાથ. અદ્ભુતાન સ્વામી કે ઘીવાળા ચાલશે મારે, કાંઈ વાંધો નથી. તો મારે ઘીવાળા હાથ એમના મસ્તક ઉપર મૂકીને એમને બધું સુખ આપેલો, પણ આ પ્રકારની બધી લીલાઓ એ મહારાજ પોતે કરતા અને હરિભક્તોને સુખ આપતા. આ લીલાઓ એટલા માટે કરતા કે એની જો સ્મૃતિ રહી જાય ને તો કલ્યાણ ભક્તોનું થાય. પ્રથમના 3જા વચનમાં કહ્યું છે મહારાજે કે આવી અમારી એકાદ લીલા પણ જો અંતકાળે સાંભળી આવે તો એનું અંતકાળે અતિ રૂઢું થાય ને ભગવાનના ધામની એને પ્રાપ્તિ થતી હોય છે. પંચાળાની અંદર એકવાર મહારાજે બધા હરિભક્તો સંતોને શેલણ જમાડેલું. શેલણ એટલે ત્યાં ભાત કર્યો હોય, ભાતની અંદર ઘી ને ગોળ એ પીરસવામાં આવે ને શેલણ કહેવાય, એ ત્યાં મિષ્ટાન કહેવાય. એટલે આ શેલણની રસોઈ મહારાજે પીરસી બધાને. હવે ગામની સામે નદી હતી, નદીની પેલે પાર કેટલાક વાઘરીઓ પણ રહેતા. તો મહારાજે કહ્યું કે આ બધા વાઘરીઓને આપણે બોલાવ્યા કે નહીં જમાડવા માટે? તો મહારાજ કે એને કેમ એ વસ્તી ગણીએ છીએ કે, પેલા પણ બધાએ ના પાડી. મહારાજ કે સૂર્ય ઉગે તો એ કોઈને આવી રીતે વેરો માત્રો રાખતો નથી, બધાને પ્રકાશ આપે છે. એમ આજે તો સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છે, માટે એમને પણ બોલાવો, એમને પણ બાકી રાખવા નથી. મહારાજ એમને બોલાવ્યા અને શેલણ એ બધાને પીરસ્યું. એમાંથી એક વાઘરી હતો, જ્યારે મરવાનો થયો ત્યારે અંતકાળે એને આ શેલણ પીરસતી મહારાજની મૂર્તિ યાદ આવી ગઈ. તો મહારાજ એને અંતકાળે તેડવા માટે આવ્યા અને ભગવાનના અક્ષરધામની અંદર ગયો. તો આ લીલાઓ કરીને, જમાડી કરીને, રંગે રમાડીને, ઘોડા ખેલવીને મહારાજનો હેતુ આ હતો કે એમને સ્મૃતિ રહી જાય તો અંતકાળે એના જીવનું બહુ રૂડું થાય. એક વાર આવ્યું કે તેરી સાંવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે તેરી સાંવરી સુરત છટાદાર. આમ એને પીરસતા પીરસતા કોઈ જુએ ને તો પણ અંતરના બધા આ દોષો ટળી જાય એવી મહારાજની આ બધી મૂર્તિની અને આ બધી લીલાઓની આ સ્મૃતિ એ બધું કામ કરતી. તો મહારાજ લીલાઓ આ માટે કરતા કે ભક્તોના અંતરની અંદર પોતાની મૂર્તિ સ્થિર થઈ જાય. સંતો લખે છે કે જો જન સુણે શ્રવણીય બાતા, સાંભળી આવે ઉર સાક્ષાતા, મહાપાપ લગે હોય જાય, ભસ્મ હોય જાવે સબજો થાય. ગમે તેવા પાપ હોય પણ જો આ લીલાની સ્મૃતિ કરવામાં આવે કે બધા પાપ આપણા બળીને ભસ્મ થઈ જાય, તો એના માટે આ બધી લીલાઓ કરીને મહારાજ પોતાના ભક્તોને સુખ આપતા. એ લીલાઓને જોઈને બધાને ખુમારી ચડી જતી. જોઈ લીલાને ચડી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. બધાને આમ ભક્તોના અંતરમાં આનંદ આવી જતો, કહ્યું કોના હાથનું આપણે જમ્યા છે. જેરે હાથે હરિયે જમાડ્યો કંસાર, તેને સ્વપ્ને ન ગમે સંસાર. કે મહારાજે આપણને જમાડ્યા, મહારાજે આપણને રંગે રમાડ્યા, મહારાજે આપણી સાથે ઘોડા ખેલ્યા, એટલો બધો આનંદ આનંદ બધાને થઈ જતો કે જગતના બધા આ પંચ વિષય એની વિસ્મૃતિ થઈ જતી. ઘણું સાંભળે છે સમા સમેરે, તેણે બીજી વાત નવ ગમે રે. એ લીલાઓની અંદર એવું બધું મન પરોવાઈ જતું કે એને લઈને આ જગતના કોઈ સંકલ્પ એ બધા થતા નહીં. તો મહારાજ આના માટે આ બધી લીલાઓ કરતા. અત્યારે સ્વામીશ્રી પણ પોતે જે કંઈ પણ બધા ચરિત્રો કરે છે એનો હેતુ આ છે કે પોતાના ભક્તોમાં આવી રીતે એમની મૂર્તિ સ્થિર થઈ જાય તો અંતકાળે એનું અતિ રૂડું થાય. સ્વામી પણ જે રંગોત્સવ કરતા હોય છે, જે કંઈ પણ બધી લીલાઓ કરે છે, ચરિત્રો કરે છે, એનો હેતુ આ છે કે એની સ્મૃતિ આપણે રાખવાની. એ તો પોતે ચરિત્રો કરે છે, પરંતુ આપણે હવે એની સ્મૃતિનું અંગ પાડવાનું છે. આ બધા સંતો હતા, હરિભક્તો હતા,

లక్షలు షో లక్ యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ એટલે ગમે હોય જો મતભેદ પડ્યો અને એમાં ક્લેશ થાય, કંકાશ થાય અને આપણને સુખ ના આવે અને સંપીને બધું કરીએ. આપણા સાહેબે પણ બોલ્યા હતા સંપ, એટલે એ વાત આપણે વ્યાજબી છે, હકીકત છે, સાચી છે કે આપણે બધા આપણે ગમે દેવને ગુરુને માનીએ પણ અમુક જે કોમન ગુણો છે એના બેસ, એના આધાર ઉપર આપણે સમ કરી શકીએ. ડિફરન્સીસ હોય એને છોડી દઈએ પણ જે આપણા મૂલ્યો છે અને બધા કોઈ ધર્મ, ખાલી તમારે ગુરુ કે ઈષ્ટદેવ એ જે હોય પણ બીજા બધા ધર્મમાં બધું જ વહેલું સરખા છે, એટલે એના આધારે આપણે સંપ કરી શકીએ. અને આપણે બધા આયા મહાનુભવો અને બધા શુભ ભાવના હતી અને આપણે આ કેટલી મજા આવી. મનમાં ગડબડ હોય છે તો સુખ ના, અને આપણે બધા આવ્યા તમે અને સંપની ભાવના હતી એટલે કેટલી મજા આવી, કેટલો આનંદ આવ્યો. હવે કાયમ એવું રહે તો આપણે કેટલા આગળ આવી જઈએ. આપણા હિન્દુસ્તાન પણ હજાર વર્ષની ગુલામી આ રીતે ભોગવી, કુસંપનું વાતાવરણ હતું અને ખેંચતાણ થતી હતી એટલે એમાં આપણે બધું ખોયું. પછી ગાંધીજી આવ્યા, એમને બધા એક બધું કર્યું અને એક જ ધ્યેય રાખ્યું તો આપણે આઝાદી મળી. અને વગર દારૂ ગોરાય, વગર કોઈ લડાઈ કર્યા વગર આપણને જે આઝાદી મળી એ પણ સંપનું કારણ છે. બધા આપણે બધા કોમના બધા એક ધ્યેય રાખ્યો તો આપણે આ પાડવું. એવી રીતે આપણે આધ્યાત્મિક ક્ષેત્ર, અને આધ્યાત્મિક તો એ છે સંપને સુરત ભાવને એકતા અને એ મૂલ્યો છે, દાસભાવ, એકબીજાનો મહિમા સમજવું, એના ઉપર જ આધાર છે. સત્સંગ જે છે, નેગેટિવિટી જરાય આવે એટલે એ સત્સંગ જ ના કરે. તો જે આપણે બધા કોમન એક સંપીને આપણે રહીએ અને આગળ વિકાસ થાય એ જ પ્રાર્થના. નહીં તો જો આ સંતો આ થયા છે હજાર સંતો, સ્વામી બાપા પાસે એમને શાંતિ મળી અને આ માર્ગ પસંદ કર્યો અને એમાં અત્યારે કેટલા આગળ આવી ગયા. આ કારણ આ સંપની ભાવના છે. અને આપણા અક્ષરધામને બધા જે પ્રોજેક્ટ બધા બીજા તમે લોકોએ કરો છો એ સંપ હોય તો વિકાસ, નહીં તો પડતી જ છે, એ ગેરંટી વાત છે. એટલે આપણે સંપીને આપણે આગળ વધીએ એ જ પ્રાર્થના.

페리제. આ લોકોને લટકવું ગમે છે. સ્વામિનારાયણ હરે, સાંઈ વાત કરી છે. શું વાત કરી? આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. અમે કેટલું બધું જ્ઞાન આપીએ સ્વામી. વાત તો સાદી લાગે છે, કારણ કે આપણે કેટલી વાર ઘૂંટી છે, પણ બહુ મોટી વાત છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી. આખી દુનિયા માયાના છે. આજે ભગવાન સંતનો આશરો થયો, એ જ ભગવાનના છે. હવે કડક વાત આવે છે, ગભાની ક્રિયા. બધા જૂના જૂના છે ને, નિર્માનીપણાની વાત આવે છે. એક ગુણ આવે બધું આવી જાય, નિર્માનીપણું આવે એટલે બધું આવી જાય. શ્રીજી મહારાજ વાત કરી, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય. શ્રીજી મહારાજ પોતે આ એકાંતિક ધર્મ માટે બીજું કોઈ કારણ નહોતું. તો એ સંબંધી વાત કરે. આપણે તો 6 મહિને વર્ષે અથવા ક્યારેય સાંભળવી નહીં, સાંભળ્યું જ નહીં હોય એકાંતિક ધર્મની વાત. મહારાજ કે દિનમાં 5 વખત એકાંતિક ધર્મની વાત સાંભળતો હોય. જોજો મજા ક્યાં આવે છે. દિનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દિનમાં 5 વખત વાત સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય. એટલે જે વાંચ્યું હોય એને મનન કરે, ગ્રંથ કંઠે કરતો હોય. બધા ગ્રંથ મોટા મોટા શ્રીજી મહારાજના સંતોના ગ્રંથો કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, શું બાકી રહે. મુક્તમુનિ ને રામદાસ સંત બેનો સમાગમ હોય, એટલે એવા બધા સારા સારા સંતો જેની પાસે કંઈ જાણવા જેવું હોય, ભગવાનની નિષ્ઠા સંબંધી જાણવા જેવું, એ વાત સાંભળતો હોય. એટલે કાંઈ બાકી નથી એને. ટોપ મોસ્ટ A1 ગ્રેડની વાત સાંભળતો કરતો હોય. એ વાત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય. પરંતુ જો એક આટલી વાતમાં બધું ફોગ. પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય, તો તે સત્સંગમાં રહેતો થતો અસુર છે. કેટલી કડક વાત.
નમતો ના હોય એટલામાં. એટલે નમવાનું શીખવું ગમે રીતે, જે શ્રીજી મહારાજે વાત કરી કે માન ટળે ભાવે, એટલે આપણને લાગે કે આને શું પગે લાગ્યું, ગામનો ઉતાર થયો, પણ તોય મહારાજ કે એને પગે લાગ્યું તો માન ટળે ભાવે કહેવાય. લાગતું જ ના એને શું પગે લાગી આવે, પણ તોય એને પગે લાગવું એ માન ટળે ભાવે. મહારાજ કોઈ પણ પ્રકારે નમતા શીખવું, નહીં તો સત્સંગમાં રહેતો થકો અસુર એકદમ ઓલા રમે છે ને તમે આમાં છે ઓલું સ્નેક એન્ડ લેડર અહીંયા છે, ઈગો સ્નેક. મહારાજે કહ્યું કે જો આ ટોપ મોસ્ટ 98 100 અપ પહોંચે અને એકદમ પટકાય 0, સત્સંગમાં રહેતો તકો અસુર છે. મહારાજે કેટલીક કચકચાઈને વાત કરી હશે, મારે ગમતું જ નથી. નિર્માની હોય એ ગમે, બાકી જરાક માન આવે ને માન ફાવે જ નહીં. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર કરતો હોય, સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો હરિભક્તો નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. હવે બહુ ધ્યાનમાં લાવવા જેવી છે. એકવાર આપણે વાંચી ગયા કામ ના આવે, ઘૂંટવો પડે, 100 વખત ઘૂંટવું પડે એવી વાત છે. પછી જે કહે છે, જે સંત મહારાજ કહે છે, જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. સંતો હરિભક્તો નમતો હોય એને જ અમે સત્સંગી અને સંત તરીકે દેખીએ છીએ, બાકી નહીં. નમતો ના હોય તો આ સત્સંગમાં કરવાનું શું? આ દાસના દાસ જીવન મહિમા સમજીએ, એ આ બધા મૂલ્યો છે એ દ્રઢ કર્યા. અને આ તો એકદમ સત્સંગમાં રહેતો તો કોઈ અસુર થયો, આટલું બધું શ્રીજી મહારાજ જે નિમિત્તે આવ્યા એ કરે છે, સાંભળે છે બધું. મારે સત્સંગમાં રહેતો અસુર છે. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી. ચાવી આ માસ્ટર કી, બધા મોટા મોટા બધું જ્ઞાન કરતો હોય પણ ચાવી ના હોય તો અમારે જશો ને આ કાર, ચાવી હોય ને તો ચાલે ને, ચાવી ના હોય તો તો ચાવી છે, નમવું ચાવી છે. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. નમ્રતા ના હોય, અંતરમાં હોય ને તો બહાર આવે, અંતરમાં ના હોય
સહેજ ગડબડ હોય તો વાંકો વાંકો વરી. તત્વજ્ઞાનની વાત છે એટલે બધી નંબર હરિયને ભરે છે. જે નમે છે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત, ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. બધું નમવામાં માસ્ટર કે સત્સંગમાં આ નિર્માણીપણ ગુણ પ્રાપ્ત કરે, બધી ચાવી આવી, બધું હોલસેલ. તત્વજ્ઞાની વાતો છે બધી નમ્ર હરિજન ભરે છે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. તેણે મોટા સંતો અને મોટા હરિભક્તોનો સમાગમ કર્યો એમ જાણવું. ચાવી ચાવી છે, ચાવી ના હોય તો બધું અટકે. તમે ઘરે જાય ચાવી ના હોય બહાર ઊભા રહેવું પડે, ચાવી આવે ત્યારે કામ થાય. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. કોણ બોલે છે? શ્રીજી મહારાજ. એમના ઉપર કોઈ સત્તા નથી. ફાઇનલ એ બોલે છે. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનો બધા દોષો નિવાસ કરે છે. બોચાસનમાં એક સંત છે, બધા ચોકલેટ આપતા હતા, તમને નહીં મળે. એટલે બાળકો તો ચારે બાજુ વીટાઈ ગયા ચોકલેટ લેવા માટે. બધું કર પછી જે છેટે રમતા હતા ને એ દોડીને આવ્યા. ચોકલેટ ના આપ્યો તો કોઈ દોડી ના આવે. ચોકલેટ મળતી એટલે મહારાજે કહ્યું કે જે નમતો નથી તેનામાં બધા દોષો નિવાસ કરે. દૂર દૂર પડ્યા ફરતા હોય ને એ આવી જાય. નમતો ના આવે. જેટલું નિર્માણીપણું તેટલી ભગવાનની કૃપા થાય. આપણે બીજા બધા ઘણા સાધન કરીએ, ભગવાન જેટલું નમે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, જેટલું નમ્યો એટલું મારને ગમે. હવે બધી વાત આમાં આવે ગ્રંથમાં સાર છે. મહારાજે ઘણી બધી વાતો કરી. વચનામૃતમાં અમુક વાતો જે પચ પડે એ લખાઈ, અને આમાં બધું મહારાજે હોલસેલ આપી દીધી. જેટલું નિર્માણીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માણીતા જે કોઈ મોટાઈ નથી. નિર્માણીપણ બ્રહ્મનો ગુણ છે, બ્રહ્મનો ગુણ છે. નિર્માણ બ્રહ્મનો ગુણ છે. નિર્માણીપણ એ ગુણ માત્રનો જનક છે. ઉત્પત્તિ સ્થાન ત્યાંથી બધા ગુણ નીકળ્યા કરે. નિર્માણીપણ નિર્માણીપણે ગુણ માત્રનો જનક છે એટલે એમાંથી બધા ગુણો ફૂટે. બધા નિર્માણી ના હોય બધા દોષો ફૂટે. જે નમતો નથી ત્યાં બધા દોષ નિવાસ કરે એટલે બધા અવગુણ નીકળે, અને નમે છે એમાંથી બધા ગુણ નીકળે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માણીપણું ના આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. એકદમ
બેસમેન્ટમાં જતો રહ્યો, કલંકમાં કે બીજા બધા ગુણ હોય, નબળા નહીં સારા ગુણો હોય તો એ કલંકરૂપ છે. અભાવ ગુણ એ તો બધું આપણે સમજી શકાય, પણ સારા સારા ગુણો હોય એ પણ કલંકરૂપ થઈ જાય. નિર્માણી પણ 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માણતા છે, એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. ભગવાન જેટલા ભગવાન આવ્યા એ બધા પૃથ્વી પર બીજા લોકમાં ના ગયા, દેવલોક ને ઇન્દ્રલોક ને બ્રહ્મલોક એ ત્યાં કોઈ નવરો જ નથી સમાગમ કરવા. ભગવાન ત્યાં ક્યાં જાય? અને અહીંયા તો પેટ છે ને, મહારાજ પેટ આપ્યું છે એ બહુ કામ કરે છે. પેટ પૈસાની જરૂર પડે ને એટલે બધી ક્રિયા કરે, તો સમાગમે કરે જે આ લાઈનમાં આવી જાય. અને બીજા લોકમાં કોઈ સમાગમ ના કરે, એસ આરામ બધું ઢગલાબંધ વિશે ત્યાં કોણ નોરો હોય. અહીંયા પણ જે આપણને તમે $10,00,000 $1,000,000 $1,00,000,000 આવી જાય પછી આ સત્સંગ સેવામાં બધામાં ગૌણતા હોય, કરો પણ ગૌણતા. પછી સ્વામી મારી રસોઈ ના દિલ પોતે ના આવે, અમારા દેશમાં બધું થાય. એટલે હું ભગવાનને આપું છું એવો મનમાં થાય, એ ભાવ થાય. એટલે આ કોઈ પણ જાતનો માન ના રાખું. જે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, ભાવ થાય છે જ. ગમે એમ તો પોતાના અધિક મનાય જ છે, હું બધાથી અધિક છું. પણ મહારાજે કહ્યું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માને તો વાંધો નહીં, પણ બીજાને તુચ્છ સમજે આમ કરે. પોતાને અધિક માને તો અડધું થયું, બીજાને તુચ્છ ગણે એની ગણતરી જ ન હોય. પોતાને અધિક માનશે ને બીજાને તુચ્છ સમજશે, ને તે જ્ઞાની જ્ઞાની ત્યાગી અને ધ્યાની હશે. બધા ગુણ આવી જાય, જ્ઞાની બધા ગુણ આવી જાય, ત્યાગી ત્યાગીને વૈરાગ આવે અને ધ્યાની. અને બીજું ગમે જ નહીં, ધ્યાન કરવાનું જ ગમે. જ્ઞાની ત્યાગીને ધ્યાની હશે તો પણ તેના કલ્યાણમાં ફેર છે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે. કેટલે કરવાનું શું છે, આ બધું કરવાનું છે. એને આપણે કોઈ વાત સાંભળતા નથી, સાંભળી નથી, સાંભળવા માગતા નથી. આવી બધી વાત છે ને એલર્જી, આ બધી વાત ક્યાં નમવાની. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેને તેનો સહેજે મોક્ષ થાય. પણ આ કરવાનું છે, બીજું બધું કરીએ આપણે. આમાં ધ્યાનમાં રાખવા જેવી નિર્માની પણ ચાવી છે, કલ્યાણની ચાવી, મોક્ષની ચાવી. ઘટમાં પ્રાણ હોય, ઘટમાં પ્રાણ હોય એટલે શું? જીવતો હોય, ઘટમાં પ્રાણ હોય જીવતો હોય.
ત્યાં સુધી નિર્માનીપણું સૌએ રાખવું, ત્યાં સુધી એટલે જીવતા સુધી, લાસ્ટ બ્રેથ, ત્યાં સુધી સૌએ નિર્માનીપણું રાખવું. સદાનંદ સાંઈ મહારાજ.

આજે તો આપણે સવારથી આશીર્વાદ આપતા આવ્યા છે, આશીર્વાદના ઢગલા થઈ ગયા છે. પણ ઝીલવું એ મુદ્દો છે. સો બોલ હોય આપણા ઉપર પડે, જેટલી ઝીલાય એટલું કામનું. એટલે આશીર્વાદ તો છે જ. અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય, સંપ આજે આટલું બધું કાર્ય, આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવવું કરવું, એ સંપ વિના ના થાય. અને સંપ તો છે જ, પણ આનંદ છે અંદર. એકબીજાનો મહિમા, એકબીજાને ચરણરજ માથે ચડાવવાની, એ બધું વાત છે. એટલે એને લીધે આ બધું આ થયું છે, સુંદર કાર્ય થયું છે. હવે કાંઈ જોટો જડે નહીં એવું થયું છે. હું તો કલ્પના કરતો હતો, પણ આજે પ્રત્યક્ષ જોયું કેવું હશે, આ હવેલીની અંદર કેવું હશે, આ બધું હશે. અને એક જગ્યા નહીં, ઠાકોરજી આગળ છે, બીજા આપણા ગુરુ આપણે દેવો છે, એમની આગળ બધે ગોઠવાયું છે. અને એ નહીં તો એક બાજુ એક એક જગ્યા કરી નાખે, પણ બધે જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ગોઠવી દીધું છે. અને એટલે ફરીથી આશીર્વાદ બધા, તને મને ધને સુખી થાઓ. એક એક એક એક વ્યક્તિ દીઠ પહોંચે આશીર્વાદ, અને બધા બળમાં રહો, હિંમત રાખો. અને આ સત્સંગ, સત્સંગ અતિ સાચો છે, એને છોડતા જ નહીં. વારે વારે આ વાત કરવી પડે, 100 વખત 1000 વખત કહેવી પડે, કેમ કે આપણા ભેજામાં ઉતરતું નથી. અહીંથી આવીને પાછું જશે, અંદર ઉતરે તો એક જ વાર બોલે તો કામ થઈ જાય. તે આ હવે જેને જેને મહિમા સમજાવે છે એવું નથી, આ બધા ઘણાને સમજાવે છે. અને એને લીધે જ આ નિષ્ઠાના બળથી આ સંપ હોય છે. આ બધી જે દાસભાવ મહિમા આ બધું આ નિષ્ઠાને લીધે જ આપણને થોડો થાય છે. એટલે સત્સંગ રાખો. સત્સંગ તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે શું કહેવાય? એક બ્રહ્માંડને તો પાર પડાય નહીં. હવે અનંત બ્રહ્માંડનો રાજા કેટલી બધી સાહેબી, કેટલું બધું મહિમા, કેટલું બધું એને માન જશ મળે, પણ તો એ સત્સંગ વિના મહારાજને તો સત્સંગનો મહિમા મહારાજે કહ્યું, કેટલો બધો મહિમા સત્સંગનો. અને આપણને આજે સત્સંગ તો ઘણે થાય છે, પણ આ પ્રગટનો સત્સંગ, મહારાજ સ્વામીનો સત્સંગ, એ વાત જુદી છે, બહુ જુદી પડે. બીજા બધા તો બ્રહ્માંડની અંદર આવે અને બધું એ પણ સત્સંગ કરાવે છે, બધું કરે છે, પણ ક્વોલિટીમાં ફેરફાર. મહારાજ સ્વામીનો સત્સંગ એ તો પરથી પર, એના ઉપર કોઈ વાત નથી. આવો સત્સંગ મળ્યો છે. અમે એક જગ્યા ગયા હતા, 4 પ્રકારના આઈસ્ક્રીમ એક જગ્યાએ, 2 કિલો પાણી અને 1 કિલો દૂધ આઈસ્ક્રીમ. 2 કિલો, 1 કિલો
પછી બીજી જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી, ત્રીજી જગ્યાએ નક્કર દૂધ. એટલે આપણે આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસક્રીમ નહીં. આઈસક્રીમમાં તો અંદર 30% ક્રીમ જોઈએ તો આઈસક્રીમ કહેવાય. આપણે આઈસ મિલ્કમાં પતી જાય છે અને આઈસક્રીમ માનીએ છીએ. અને પછી ચોથી જગ્યાએ દૂધમાં ક્રીમ, એ આઈસક્રીમ કહેવાય. એટલે આપણે સત્સંગ મળ્યો છે ચોથા પ્રકારનો, દૂધમાં ક્રીમ. અતિ સાચું ભાવ છે જે આ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે ને, સાક્ષાત એમના ભાવને પામી જાય અને અનંત અત્યંત સુખ્યા થઈ જઈએ આપણે. તો આવી વાત છે, આવો સત્સંગ છે. સત્સંગ દ્રઢ કહીને રાખજો, ગમે એવું થાય તો છોડતા નહીં. મુશ્કેલી તો આવે, અનંત પ્રકારની વિટમણા છે. કાશીદાસે કહ્યું, મહારાજ અમારે તો આ સત્સંગ કરીએ છીએ પણ અનંત પ્રકારની વિટમણા, એટલે અનંત પ્રકારના દુઃખ સુખ આવે એમાં સત્સંગ કેવી રીતે જાળવવો. મહારાજ પછી વાત કરી કે આત્મા રૂપે થવું બધું, પણ એ તો બહુ મોટી વાત છે. આત્મારૂપે થવું, આપણે 1 સેકન્ડ આત્મારૂપે થઈ શકતા નથી. 1 સેકન્ડ પણ મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એમાં જોડાણ થાય, એમાં હેતપ્રીત થાય, બધું આવી ગયું. એ બધું એ લિફ્ટ આપણને ઉંચકીને મૂકી દે અક્ષરધામમાં, એવી વાત છે. તો આપણે આજે જે રીતે સત્સંગ કરીએ છીએ એ કરતા રહેજો, એમાં શ્રદ્ધા હિંમત બળ રાખજો અને આપે, અને ભગવાન બધું કરશે બાકીનું. સહજાનંદ સ્વામી મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान ने जय स्वामीनारायण हरे स्वामी वात करीजे लखवो भणवो ते तो ठीक छे ने भक्ति नो काई सारू काई काई सरू आवतो नथी पण नियम राखी बब्बे घड़ी आत्मा अनात्मानो विवेक करवा माडे ने बब्बे घड़ी रटन करे ને બબ્બે ઘડી વૃત્તિઓ વૃત્તિને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. મહારાજે નિયમ ઉપર બહુ ભાર મૂક્યો છે. નિયમને નિશ્ચય આ બે હોય તો અક્ષરધામ જતા સુધી તમને કોઈ આડો આવે નહીં. તો નિયમની વાત મહારાજ વારે વારે કરે છે અને જો નારદજી ને બધા સનકાજી હતા, બધા મોટા મોટા ધુરંધર હતા, બધા ગુણી, પણ નિયમ નહોતો તો ભ્રષ્ટ થયા. અને એમાં કોઈ બાંધછોડ થવા ન દેવી કે નિયમે કહીને બધું જ આવે છે. નિયમ વિના જો મહારાજે કહ્યું કે નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. પાણીની નાની જ એક શેર અખંડ વહેતી હોય તો ત્યાં ધરો ભરાય, પણ પાણીનો ઘડો બીજે ત્રીજે દિવસે ઢોળી આવવાથી ધરો ભરાય નહીં. આપણે એક નાની શેર વહેતી હોય તો બધું પાણી ભરાય, પણ ત્રણ દિવસે બધે આખું કુંડ ભરી નાખે પણ તોય સુકાઈ જાય. તો જે નિયમની વાત એવી છે કે અખંડ નિયમમાં રહેવું, નિયમથી બધી વૃદ્ધિ પામાય, નિયમથી આપણે સારું રહે અને આપણે અખંડ આપણી સ્થિતિમાં રહીએ. નિયમ વિનાનું બધું પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે. સમાગમ કરવાની રીતિ કહીજે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં હોય એટલે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. એટલે જીવ જોડે એકાંતિક સાથે જીવ જોડવું એ પહેલી કલમ છે. સમાગમ કરણ રીતિ કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, એ ભગવાનમાં રહેતા હોય એ જ એકાંતિક. બીજા નહીં, બીજા ગમે એવી પ્રવૃત્તિ કરતા હોય, આકાશ પાતાળ લેખ કરતા હોય, પણ એ નહીં, ભગવાનમાં રહેતા હોય, ભગવાનમાં સાથે અનુસંધાન હોય, ભગવાન અખંડ ધારીને બેઠા હોય એની સાથે. પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં હોય એટલે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. હવે સમાગમ ઉત્તરો ઉત્તર આવે, બધે સામટા ના આવે, એક દિવસે ના આવે, પણ એકાંતિક સમાગમ હોય તો બધી વાત સીધી પડે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. પણ આપણે સમાગમ એટલે શરીરે કરીને નહીં, શરીર તો ભેગા રહેતા હોય એ નહીં, મનથી જોડાવું. તો મનથી તો આપણે દૂર હોઈએ તોય જોડાણ રહે, પણ જીવ સારી પેઠે જોડાય નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તે હજાર જન્મે કરો, પણ અંતે એમ કરેના છૂટકો નથી. સ્વામી મુદ્દાની વાત કરી કે સમાગમ બરાબર કરો, મન દઈને કરો, નહીં તો છૂટકો જ નથી. તમે હજાર વર્ષે હજાર જન્મે કરો, પણ અંતે એમ કરેના છૂટકો નથી. તો મનથી મન કરવચને સમાગમ કરો, અને એમાં મનથી મન સોંપ્યું હોય તો બધું સીધી લીટીની સમજણ, અને આપણે બધા લાભ થાય, બધું લાભ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આમ સમજાય તો આજ્ઞા પડે છે. થરથર ધ્રુજત રહે વચન મેં ઇન્દ્ર મણિન્દ્રા, થરથર ધ્રુજત રહે વચન મેં અવની અહિન્દ્રા, થરથર ધ્રુજત રહે વચન મેં શશી અરુ સુરા, થરથર ધ્રુજત રહે રૈન દિન કાળ હજુરા, હરિહર અજ આદિ સબે રહેત ભક્તિરત ચાહીતી, મુકુંદ મોહ વશ મૂળ નર કરે ના આજ્ઞા તાઈતી. હવે ટૂંકમાં આ બધા મોટા મોટા છે, બધા એ ભગવાનથી ડરીને રહે છે. ડર એવી રીતે નહીં, એ ડરીને બીક કહેવું નહીં, પણ ડરીને એટલે ભગવાનની આજ્ઞા લોપાય નહીં એ રીતે ડરીને. ભગવાનની આજ્ઞામાં સાવધાન રહે એ રીતે ડરીને, ડરીને બીજા બીવડાવે ને એ રીતે ડરીને નહીં, પણ આજ્ઞામાં આજ્ઞાનો લોપ ના થાય એ રીતે ડરીને. એ અધિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે, એ બધા આજ્ઞામાં વર્તે છે. જે મહારાજની જે આજ્ઞા કરી છે એમાં રહે, અને શાસ્ત્રમાં પણ જે આજ્ઞા કરી છે એ રીતે રહે. વરી સર્વત્ર જંતોર વ્યસના અવગત્યા, એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે. કર્મવશ થઈને અનંત દુઃખ ભોગવે છે, પણ એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે, ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. આજ્ઞા કરી છે બધાને, વિષયનો જોગ હોય એટલે વિષયમાં ગમતા હોય, વિષયમાં રચ્યા પચ્યા હોય એ મેળ ન ખાય. વિષય તો ભોગવવો પડે, ખાવું પીવું પડે, હાલવું ચાલવું પડે, પણ એમાં મન નહીં, મન તો ભગવાનમાં રહે એ વાત કરે. ને વિષયનો પ્રસંગ રાખી નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. એટલે આપણે પણ સાવધાની રહેવી રાખવી. એ વાત એમ જ છે, એ વાત એમ જ છે. હવે બીજો વિકલ્પ નથી. આ કઈ કહીને આ ગોર ગોર થઈને આમ જ આવે, એ વાત તો એમ જ છે. અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ના રહે. આપણે સુખ દુઃખની ભાવના જ હોતી નથી તો પછી આજ્ઞા લોપે દુઃખ થાય ક્યાંથી મેર પડે? બધી જાણવું પડે બધું, સુખ શું છે, દુઃખ શું છે. અને દુઃખ આજ્ઞા લોપ આજ્ઞા લોપે તે હૈયામાં સુખ ના રહે. તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માહિતી બીજ બળી જાય છે એમ થાય છે. જે આજ્ઞા લોપે એની વાત છે કે એને દુઃખ આ વાતનું એને ખબર ના પડે, પણ જે હિમ પડે ચણાને ઘઉંમાં ઉપર હિમ પડે તો ઉપરથી તો સારું જ દેખાય, જેમ છે એમ જ દેખાય, પણ અંદર ખોખરું થઈ જાય, હિમના કારણે ખોખરું થઈ જાય, એમ આજ્ઞા લોપવાથી આવું થાય. સ્વામિનારાયણ હરે સંવાદ કરી જે આ જીવને માથે સાસ્તા વિના સ્વતંત્ર પડે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સાસ્તા વિના આપણા ઉપર કોઈ દેખરેખ રાખનાર હોય, અને દેખરેખ રાખનાર એટલે સત્સંગની દેખરેખ રાખનાર, બીજી બધી વાતમાં નહીં, બીજા તો પણ સત્સંગમાં આપણે વર્તીએ છીએ કે નહીં એ રીતે ઉપર અધિકારી હોય, અથવા સાસ્તા વિના સ્વતંત્રપણે તો દેહ જીવનો કીડો થઈ રહે છે, એ વાતનો માલ નથી, એમ જ થાય છે. બહુ ખબરદારી રાખે, બહુ અંતરદૃષ્ટિ કરે તો પાદરું પડે, અથવા તો સાસ્તા વિના. સાસ્તા એ સારામાં સારી કલમ છે, સાસ્તા વિના. આ બીજું ગમે હોય તો આ દેહનો કીડો થઈ રહ્યો છે, ગમે એવું જાણપણું હોય તો ઠેકાવું ના પડે, પણ જે આપણે ઉપર અધિકારી હોય એટલે જે આપણને સત્સંગમાં વર્તાવનારા, સમાગમ વર્તાવનારા હોય એની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહો છે. મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહો. રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે. રોટલા તો ખાવા પદાર્થ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ. નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને, નહીં તો વાયુ ભરખીને પણ સમાગમ કર્યા જેવું છે. જે મોટાનો જે ખરેખર મોટા હોય, એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, એના સમાગમ મહિમાની વાત કરી કે છેવટે ઉપવાસ કરીને પણ આ સમાગમ મૂક્યા જેવું નથી, કર્યા જેવું છે. એ તો ઉપવાસમાં તો આપણે રબડી થઈ જઈએ, ઢીલા થઈ જઈએ, અને પછી ચાર પાંચ ઉપવાસ થયા પછી છઠ્ઠે ઉપવાસ સમાગમની વાત જ જતી રહે, પણ ઉપવાસ કરી પણ આ સમાગમ કર્યા જેવું છે. અને જેને કોઈ કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો આ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જશે, એમ ઘણીક વાતો કરી. ભાઈ જે આ સમાગમની વાત છે, આપણે યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે આપણે તો કોઈ વાતની ગળતી નથી રહેતી, પણ આવો મહિમા સમજ્યો કે આ કદાચ રોટલા ન મળે તો પણ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જશે. અને જે આપણને ખાવા પીવા બધું મળે છે અને બધી વાતે સગવડ છે, તો આપણે જો સમાગમ નહીં કરીએ તો બહુ મોટી ખોટ જશે. સજાન સ્વામી મહારાજની જય.
1: શાસ્ત્રીજી મહારાજની જય.

સત્સંગ શિબિરમાં આજે આપણે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે પુરુષાર્થ કર્યો છે અને જે સિદ્ધાંત આપણને આપ્યો છે, આજે સ્વામીશ્રીનો પુરુષાર્થ અને આપણી સંસ્થા કઈ કક્ષાએ પહોંચી છે બધી વાતો આપણે સવારથી સાંભળીએ છીએ. અત્યારે આપણું આ શતાબ્દી વર્ષ ચાલે છે એટલે શતાબ્દી વર્ષે આપણે શું કરીશું, કેવી વિચારધારાથી માંડીને કેવું વર્તણૂક રાખીએ તો શતાબ્દી વર્ષે આપણે એક આદર્શ સત્સંગી બની શકીએ. શ્રીજી મહારાજ પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમણે અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસનાનો આપણને સિદ્ધાંત આપ્યો. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણને વાત એમણે સમજાવી, સાથે સાથે સેવા અને ભક્તિની રીત એ પણ શ્રીજી મહારાજે આપણને શીખવાડી. મોટામાં મોટી કૃપા એમણે એ કરી કે આપણને ગુણાતીત સત્પુરુષોની પરંપરા આપી, એટલે એ કદાપી જીવ માટે શક્ય ન બને એવી આ બ્રહ્માંડમાં વાત શ્રીજી મહારાજ લઈને આવ્યા એ આપણી ઉપર એમની બહુ મોટી કૃપા છે. કે જે વાત દ્વારા, જે જ્ઞાન દ્વારા આપણને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય, જન્મ મરણ ગર્ભવાસ લખ ચોરાસીના દુઃખથી છૂટાય એવી વાત શ્રીજી મહારાજે આપણને આપી એ મોટો ઉપકાર. ત્યાર પછી ગુણાત્યાયન સ્વામીથી માંડીને આજે પ્રમુખ સ્વામી મહારાજ સુધી એમણે જીવોના આત્યંતિક કલ્યાણ માટે જે બધો ભગીરથ પુરુષાર્થ કર્યો બધી વાતો પણ આપણે શિબિરમાં સાંભળી. એમણે જે જીવન ભાવના રાખી અને નિસ્વાર્થ ભાવે હજારો અને લાખોનું કલ્યાણ ઈચ્છ્યું અને કર્યું એ ગુણાતીત સત્પુરુષોએ આપણને આપ્યું છે. આજે પ્રમુખ સાંઈ મહારાજે પણ વર્તમાન કાળે આપણી માટે કેટલું કેટલું કર્યું છે એ બધી વાતો પણ આપણે સાંભળી છે. એટલે શતાબ્દી વર્ષે હવે આપણે આપણા તરફથી શું કરવાનું છે. જેમ બાપની ફરજ છોકરાને જન્મ આપ્યા પછી એનો સર્વાંગે વિકાસ થાય એ હોય છે, એને સારો અભ્યાસ કરાવે, સારા સંસ્કાર આપે, ત્યાર પછી એ પુખ્ત વયનો થાય ત્યારે છોકરાની ઘણી બધી જવાબદારી કુટુંબ પ્રત્યે અને મા બાપ પ્રત્યે રહેતી હોય છે. એમ પ્રમુખ સાંઈ મહારાજે આપણને સત્સંગમાં જન્મ આપ્યો કે યોગીજી મહારાજે આપણને સત્સંગમાં જન્મ આપ્યો વર્તમાન ધરાવીને આપણને સત્સંગના સંસ્કારથી સંવર્ધિત કર્યા, પાક્કા સ્વામિનારાયણીય સત્સંગી બનીએ એવી રીતભાત આપણને શીખવાડી, એવો રસ્તો આપણને બતાવ્યો અને એમણે પોતે આટલો સત્સંગ વધે પ્રચાર પ્રસારને પામે એની માટે આટલો પુરુષાર્થ કર્યો, તો હવે ફરજ આપણી બને છે. જેમ દીકરાની બાપ પ્રત્યે અને કુટુંબ પ્રત્યેની એક ફરજ બને છે એમ આપણી ફરજ હવે એમના પ્રત્યે બને છે કે શતાબ્દી વર્ષે હવે આપણે શું કરીશું. આપણે નિયમો ગ્રહણ કર્યા છે કે આપણે વ્યક્તિગત રીતે ખૂબ સારા નિયમો પાડીશું, પણ સૌથી અગત્યની એક વાત જો હોય કે આપણે શતાબ્દી વર્ષે આપણે શું કરવું જોઈએ, સૌથી અગત્યની વાત કઈ હોય શકે? તો સૌથી અગત્યની વાત શતાબ્દી વર્ષે શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના આપણને અતિ દ્રઢ થાય. જે આપણે કહીએ છીએ કે શ્રીજી મહારાજનો નિશ્ચય નિષ્ઠા એ અતિશય દ્રઢ થાય કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, સર્વ કરતા હર્તા છે, સાકાર છે અને પ્રગટ છે, એ વાત આપણા જીવમાં અતિ દ્રઢ થાય તો આપણે શતાબ્દી વર્ષ સાચી રીતે ઉજવ્યું કહેવાય, તો શતાબ્દી વર્ષનો આપણે લાભ લીધો કહેવાય, તો શતાબ્દી વર્ષે આપણી હયાતી સાર્થક કહેવાય કે આપણે એ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના અતિ દ્રઢ કરી. તો એ જે નિશ્ચયની વાત છે, આપણે બધાને નિશ્ચય છે જ નથી એવું નથી, એટલે તો આપણે અહીંયા આવીને બેઠા છીએ અને નાના મોટા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધું દ્રઢ કરીએ છીએ. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં જે નિશ્ચયની વાતો કરી છે, જે નિષ્ઠાની વાતો કરી છે, એ આપણે કેટલી દ્રઢ છે. આપણે તો માનીએ છીએ કે મારે શ્રીજી મહારાજ સર્વોપરી, મારે ગુણાતીયન સાંઈ મૂળ અક્ષર, મારે પ્રમુખ સાંઈ મહારાજ મોક્ષનું દ્વાર, મારે એ સિવાય બીજી કોઈ વાત નથી, એ આપણે તો વ્યક્તિગત માનીએ છીએ. પણ વચનામૃત માને છે? પરમ પૂજ્ય સંત સ્વામી કહેતા કે પ્રમુખ સાંઈ મહારાજ તો આપણા બધા ઉપર રાજી છે જ, તમે અલ્પ સેવા કરો તોય રાજી છે,
તમે દર્શન કરવા ખાલી મંદિરે આવો તોય રાજી છે. મોટા પુરુષ તો દયાળુ છે, બધાને બોલાવે, ચલાવે, રમાડે, જમાડે, બધાને કરે. પણ ખરેખર સત્પુરુષ રાજી છે કે નહીં એ વચનામૃત અને સ્વામીની વાતો એને પૂછવું પડે. આપણે વચનામૃતને પૂછવું પડે કે સ્વામી મારી ઉપર રાજી છે. વચનામૃત જેમ છે તેમ કહેશે, એ આપણો મુખ્ય ગ્રંથ છે. તો વચનામૃતના સિદ્ધાંત અનુસાર આપણને નિશ્ચય દ્રઢ થયો છે. શ્રીજી મહારાજના જે વચન છે એ પ્રમાણે આપણે મહારાજનો સર્વોપરી સ્વરૂપનો નિશ્ચય પાક્કો થયો છે, એ આપણે આપણી જાતને પૂછવાનું, તો આપણે કામ કર્યું કહેવાય. તો જો શ્રીજી મહારાજ વચનામૃતમાં નિશ્ચયના ઘણા બધા લક્ષણો લખ્યા છે. શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ સંબંધી વાતો મધ્યના નવમા વચનામૃતમાં કરી છે કે પોતાને મળ્યું જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ એને બીજા અવતાર જેવા જાણે તેનો દ્રોહ કર્યો કહેવાય. મધ્યના તેરમા વચનામૃતમાં મહારાજે કહ્યું કે તે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે દેવાદિક બધા પૂજવા યોગ્ય છે, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો તમને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન તે જ છે. એટલે મધ્ય 9 કે મધ્ય 13 કે અંત્ય 38માં શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ સંબંધી જે વાતો કરી છે એ આપણે દ્રઢ છે, એ જે તપાસ કરવો અને જે ખોટ રહી જતી હોય એ સુધારવી, એ શતાબ્દી વર્ષ ઉજવ્યું કહેવાય. એ મુખ્ય મુદ્દો છે શતાબ્દી વર્ષે. તો શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ આપણને દ્રઢ થાય એની માટે જે આપણને રીત બતાવી છે, જે નિશ્ચયની વાતો કરી છે, શબ્દો ઉપર આપણે વિચાર કરવો પડે. તો નિશ્ચયની વાત કરતા પ્રથમ પહેલું પગથિયું શ્રીજી મહારાજ મધ્યના 66મા વચનામૃતમાં જ્યારે પ્રશ્ન પૂછે છે અને મુક્તાનંદ સ્વામીનો ઉત્તર આપે છે અને મહારાજ માન્ય રાખે છે. મહારાજ કહે છે નિશ્ચયનું લક્ષણ શું, ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાન વિના બીજે કોઈ ઠેકાણે આપણને પ્રતીતિ આવે નહીં. તો આપણે શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈ દેવ દેવી અવતારમાં દોરા ધાગામાં ભૂવા ધાગરિયામાં ક્યાંય પ્રતીતિ ન આવે એ નિશ્ચયનું પહેલું લક્ષણ છે. તો જો એવા સંતો હરિભક્તો મહારાજના વખતે આજ સુધી થઈ ગયા કે જેમને શ્રીજી મહારાજ સિવાય અથવા તો પ્રત્યક્ષ ગુરુહરિ જે તે સમયે મળ્યા એના સિવાય બીજે કોઈ ઠેકાણે લેશ માત્ર પણ આસ્થા હતી નહીં. પ્રસંગો તો એમના જીવનમાં પણ બન્યા છે. દાદા ખાચરના દરબારમાં સાક્ષાત શ્રીજી મહારાજ રહ્યા તો એ દાદા ખાચર કોઈ દાડો બે પાંદડે સુખી થયા નથી, કોઈ દાડો એમની એમનો કોઠાર ભરેલો રહ્યો નથી. ઉલટાનું ભાવનગર દરબાર તરફથી એટલા બધા દુઃખ આવ્યા છે, તમે ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર વાંચો તો દાદા ખાચર કરતા 10મો ભાગનું પણ દુઃખ આપણે અહીંયા બેઠા છે એમાં કોઈને નથી. આપણે અહીંયા બેઠા છે એમને કોઈને દાદા ખાચર કરતા 10મો ભાગનું પણ દુઃખ નથી. દાદા ખાચરના લગ્ન થયેલા એમને સંતાન જ નહોતા, આ તો શ્રીજી મહારાજે પાછા ફરી લગ્ન કરાવડાયા. દાદા ખાચરને એ ઘણી વખત ગેલા નદીમાં પૂર આવતું તો બધું અનાજ તણાઈ જતું. દાદા ખાચર ઉપર અનેક વખત વાર આવતી એમનું રાજ્ય લઈ લેવા માટે. એમના સગ્ગા કાકા જીવા ખાચર એ રાત દિવસ પ્રયત્નમાં રહેતા હતા કે દાદો મરે, એને કોઈ વંશ નથી તો આ 6 ગામ જે છે એ મારે આવી જાય. અને દાદા પ્રત્યે જે પણ એને કુભાવ રાખ્યો છે એ બધી ક્રિયા રૂપે થયો છે. દાદા ખાચરને ઉભા પાક પણ કઢાવી નાખ્યા છે, ઘોડા પણ એ લોકોના ખેતરમાં ખૂટ છૂટા મૂકી દીધા છે. ભાવનગર દરબારને બધી કાન ભંભેરણી કરી કરી અને દાદા ખાચર ઉપર ટેક્સ એ પણ વધારે નંખાવડાયા છે. પ્રસંગો એવા બનતા કે શ્રીજી મહારાજને પોતાને ઉત્સવ સમયા કરવા હોય ત્યારે દાદા ખાચરના ખડામાં એક દાણો અનાજ ના હોય. કોણ હતા શ્રીજી મહારાજ, કોના ઘરમાં રહેતા હતા, અને એમને જ એમના ઘરમાં રહીને ઉત્સવ કરવો હતો પણ એક દાણો ઘરમાં હતો નહીં. પછી આપણને આવા જીવનમાં પ્રસંગો બને કે ના બને, ક્યાં શ્રીજી મહારાજ આપણા ઘરમાં રહે છે? છે, ઘર મંદિરમાં પ્રગટ છે એની ના નથી, એ સમજણ છે આપણી અને છે જ. પણ પ્રત્યક્ષ મનુષ્ય દેહ જયારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે તો દાદા ખાચરના દરબારમાં રહ્યા તોય 24 કલાક દાદા ખાચરને ટેન્શન રહેતું હતું, કંઈક ને કંઈક વાતનું ચાલુ ને ચાલુ હોય. આ બધાની ઉપરાંત પડ્યા ઉપર પાટું સમજવું હોય તો શ્રીજી મહારાજની ચકાસણી, શ્રીજી મહારાજની પરીક્ષા તો ચાલુ ને ચાલુ. એક દિવસ બોલાય કે દાદા તારો આ ગરાસ બેનો લખી આપ, તું નીકળી જા, લખી આપ્યો. છોકરા માટે મમરા જોઈએ છે, શ્રીજી મહારાજ કે કઈ જરૂર નથી, જતો રહે. તમે સભામાં અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા આવ્યા હોય મંદિર ઉપર અને તમે આમ પ્રેમથી આમ જે સ્વાન કરતા સ્વામી તમારી સામે જોવા સ્વામી કે ફરી વખત આવતો નહીં મંદિરે, જતો રહેજા,
તો આમ કંઠી કાઢીને ખેંચીને પ્રમુખ સ્વામી મહારાજ છાતી ઉપર મારે લો આ તમારી કંઠી, આ ગયો કે હું દાદા ખાચર ને આવા હજારો પ્રસંગ બન્યા છે. તોય શ્રીજી મહારાજ નિશ્ચય જરાય ફર્યો નહીં. ત્યારે દાદા ખાચર જેવા થવાય તો શતાબ્દી વર્ષ આપણે ઉજવ્યું કહેવાય. આપણે તો નાની નાની વાતમાં તરત પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખીએ કે બાપા પાર્ટનર જોડે ધંધામાં ખોટ ગઈ અને પાર્ટનર પૈસા ખાઈ ગયો તો એ પૈસા દેતો નથી, તો શિક્ષાપત્રીમાં લખ્યું હતું, લખાણ કર્યું હતું તો કે ના બહુ પ્રેમ ઉભરી ગયો ને એટલે બંને જોડે સારા જોડે ધંધો કરી નાખ્યો. આ પ્રસંગમાં આંગળી ઊંચાઈ કરાઈ એટલે અત્યારે 25 જણા આંગળી ઊંચી કરે. આવા કેટલાય પ્રસંગો મનાય છે. તરત પ્રમુખ સાહેબ મહારાજને પત્ર લખીએ. પણ જો દાદા ખાચરના ઘરમાં બધું જ આવ્યું છે એટલે પહેલી વાત આ નિશ્ચય દ્રઢ કરવામાં કે ભગવાન વિના બીજા કોઈ ઠેકાણે પ્રતિન. પછી આશ્ચર્યની વાત તો એ કે શ્રીજી મહારાજ હતા હયાત અને ભાવનગર સરકાર જોડે કેસ ચાલતો હતો. 22 વખત શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે દાદા ખાચરને ચાંદલો કરી ગળ્યું મોઢું કરાવી અને રાજકોટ કેસ ચાલતો અને મુદત પડે એટલે રાજકોટ મોકલે, જાઓ ફતે થઈ જવા છે જીતશો, અને હીરો ઘોઘે જઈને પાછો આવે. દાદા ખાચર વિલે મોઢે પાછા આવે, મહારાજ મુદત પડી, મહારાજ કે ચાલો આવતી વખતે જીત થશે. કોણ આશીર્વાદ આપતું હતું? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે. 22 વખત શ્રીજી મહારાજના આશીર્વાદ ફેલ ગયા. શ્રીજી મહારાજ ભગવાન ખરા કે નહીં, હા કે ના પાડો? 22 વખત દાદા ખાચર જેના ઘરમાં

આપવા બેહો જવાના પરથી. પણ નિશ્ચય એમના વિના બીજા કોઈ ઠેકાણે પ્રતિનિધિ ના આવે તો નિશ્ચય પાકો થયા ગયા. અને શ્રીજી મહારાજ ધામમાં ગયા અને 10-15 દિવસ પછી પાછી મુદત તો ચાલુ જ હતી ને કોર્ટમાં. દાદા ખાચર ઢીલા મોઢે બેઠા હતા અને ગોપાળન સ્વામી ત્યાંથી પસાર થયા. ગોપાળન સ્વામી કે કેમ દાદા ખાચર ઢીલા બેઠા છો? તો કે આજે પેલી મુદત છે. તો દામ ગોપાળન સ્વામી કે ચલો ગોપીનાથ દેવને પ્રાર્થના કરીને મહારાજ એનામાં રહીને સાક્ષાત આશીર્વાદ આપશે. દાદા ખાતર હસવા માંડ્યા. તો ગોપાલ સાહેબ કેમ હસો છો કે તમે મૂર્તિ મારીને આશીર્વાદ આપો એમ કહો છો? પ્રત્યક્ષ 22 વખત આશીર્વાદ આપેલા તોય ફેલ જાય છે. ગોપાલ સાહેબ એકદમ ભાવમાં આવી ગયા. ગોપાલ સાહેબ ગોપીનાથ નો હાર મંગાવે પૂજારી પાસે, પહેરાવે કે જાઓ ફતે થઈ જશે, જીત લઈને આવશો જાઓ. અને દાદા ખાતર રાજકોટ ગયા અને જીત લઈને પાછા આવ્યા જીતીને. તોય દાદા ખાતે એમ ના થયું શ્રીજી મહારાજે 22 વાર આશીર્વાદ આપ્યા અને કઈ ના થયું, ગોપાલ સ્વામી એક વાર આશીર્વાદ આપે એમ થઈ ગયું? એવું ના થયું. ગોપાળાન સ્વામીમાં પણ શ્રીજી મહારાજે રહીને આશીર્વાદ આપ્યા અને 23મી વખત ફળ્યા એવી સમજણ. આ નિશ્ચય કહેવાય. લેશ માત્ર પણ બીજા ઠેકાણે પ્રતિદિન આવે. દહા કાચર કાનાણીના દરબારમાં બેઠા હતા અને એક બાવો આવ્યો કે મારી કંઠી પહેરો તમારો દુઃખ દૂર થઈ જાય. તો કે લે ટાંટિયા બાંધ, પગ લાંબો કર્યો. ગળામાં તો સ્વામિનારાયણની કંઠી છે, તારે ટાંટિયા બાંધી હોય તો બાંધ. તો જો આવી પ્રતિતિ એ ભગવાન વિના બીજે કોઈ ઠેકાણે ના આવે એ પાક્કું રાખ્યું કહેવાય. એટલે મધ્યના 66માં શ્રીજી મહારાજ આ વાત કરી છે. મધ્યના 62માં વતનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનના જે કલ્યાણકારી ગુણ એ આપણામાં આવે છે એ નિશ્ચય આ થાય એ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં આટલા રજોગુણી હતા, એમાંથી સાધુ થયા, મોટા સદગુરુ થયા અને મહારાજે વતનામૃતમાં કહ્યું કે ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. આવા રજોગુણી વ્યક્તિ લાડુદાન બારોટ એ ઉર્ધ્વરેટા નૈષ્ઠિક બ્રહ્મચારી થાય. એ ભગવાનના જે કલ્યાણકારી ગુણ એ જીવમાં આવે છે એ મધ્યનું પ્રથમનું 62મું વતનાવ્રત, એમાં કલ્યાણકારી ગુણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી આપણામાં આવે એ શતાબ્દી મહોત્સવ આપણે ઉજ્યો કહેવાય. ત્રીજી વાત નિશ્ચય સંબંધી શ્રીજી મહારાજ કહે છે લોયાના ત્રીજા વતનામૃતમાં કે ભગવાનને સંતને અર્થે શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, ઘર બાર કુટુંબ પરિવાર સર્વેનો ભગવાન અને સંતને અર્થે ત્યાગ કરે ત્યારે એનો નિશ્ચય પાક્કો જાણવો. તો આપણે તો ક્યાંય ત્યાગ કરવાની વાત નથી, પ્રેમથી આપણે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છીએ, પણ કોઈક દિવસ એવો પ્રસંગ બને ત્યારે આઘાત ન લાગવો જોઈએ. સંત સ્વામી ઘણી વખત કહેતા હતા કે પેલાને એક ઉટિયું મરી ગયું અને વૈરાગ થઈ ગયો. કોને? બાજન રાજાને. એક ઉટિયું મરી ગયું ને વૈરાગ થયો, ને આપણે દીકરો મરી જાય છે ને વૈરાગ થતો નથી. એવું સંત સ્વામી ઘણી વખત કહેતા. તે વખતે રડવા બેસે અને તે વખતે છાતી કૂટે, પણ ભગવાન અને સંતને અર્થે બધાનો ત્યાગ થાય. મહારાજે આ વતનામૃત લોયા ત્રીજામાં લખ્યું છે. તો એવો નિશ્ચય મહારાજના વખતથી આજ સુધી ઘણા બધા હરિભક્તોને દેશ પ્રદેશમાં બધે રહ્યો છે અને એ લોકોએ એવો દ્રઢ નિશ્ચય. અહીંયા સુરતમાં જ્યારે સુવર્ણદાન થયું 96ની સાલમાં, ત્યારે બાપા આ જ હરિભક્તો આ જ સત્સંગ સમાજ માટે સ્વામી બોલેલા કે સુરતના હરિભક્તોએ લોયાનું ત્રીજું વતનામૃત સિદ્ધ કર્યું છે. તો જો આવા હરિભક્તો આજે સત્સંગમાં છે કે ધન ધામ કુટુંબ પરિવાર બધું ભગવાન અને સંતને અર્થે લખી રાખે. પરદેશમાં તો એક હરિભક્તે એક યુવકે બાપા એક યુવકના લગ્ન કરાવડાવ્યા, પોતાની પૂજા પછી નાળિયેરની આપલે કરાવડાવી. એમાં એક જરા પરિચિત યુવક હતો જેને બાપા સાથે જરા બોલવાનો છૂટનો વ્યવહાર હતો. બાપા સ્ટેજ ઉપરથી ઉતર્યા પછી યુવકે કીધું, યુવક તો પરણેલો હતો, એને તો સંતા નહીં હતું, પણ કે જો બાપા તમે જો આવી રીતે સરસ વિધિ કરાવતો હોય તો હું ફરી વાર પરણું. એટલે એનું એ જ મેરેજ એ જ ઠેકાણે, પણ ફરી વખત વિધિ કરાવડાઈએ. સ્વામી હસતા હસતા કે મારે તો તને સાધુ કરવો હતો પણ હવે તું પરણી ગયો કે છે. આટલી વાત એ યુવકને તો કીધી, પણ એ વાત ફરતા ફરતા એ યુવકના પત્નીને ખબર પડી કે સ્વામી આવું બોલે, મારે તો તને સાધુ કરવો પણ તું પરણી ગયો. એ પત્નીએ, હવે એની ઉંમર 25 કે 28 વર્ષની, એને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એ બાઈએ પત્ર લખ્યો કે આ પત્ર છે મારા તરફથી મંજૂરી, તમે સમજો મારા ધણીને તમારે અત્યારે દીક્ષા આપવી હોય તો હું રાજી છું, હું મારા દીકરાને મોટો કરીને પણ તમારી સેવામાં મોકલીશ, તમે મારી ચિંતા કરતા નહીં. અમેરિકાની આ વાત છે. એટલે આવો સત્સંગ સમાજ આજે છે. ગઈકાલે જ અમારા એક યુવક સાથે ત્યાં પેરિસમાં અમિત સાથે વાત થઈ, આપણે ત્યાં ગયેલા પેરિસ, કોઠારી સાથે હતા અમે. તો એ સાધુ થવા માટે ઇન્ડિયા આવવાનો છે, પિતાની રજા નથી, પણ એની માતા પેરિસ છે, એક ફ્રાન્સમાં રહે છે, ત્યાં તો ક્યાંય ને સંત સમાગમ ને ક્યાં બધું મળવાનું, પણ ત્યાં અમિત છે પેરિસમાં. એની માતાએ ખબર પડી દીકરાને સાધુ થવું છે, આખા પેરિસમાં 150 જણા હરિભક્તો બધા છે, 30-35 કુટુંબ કહેવાય, બધાને ભેગા કર્યા અને છોકરાને ગોળ ધાણા ખવડાયા, મીઠું મોડું કર્યું, ચાંદલો કર્યું, જા બેટા સાધુ થજે. તો જો આવો સત્સંગ સમાજ છે લોયાનું ત્રીજું વચનામૃત,

0: એ પ્રમાણે નિશ્ચય દ્રઢ થાય એ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. ચોથી વાત નિશ્ચયમાં શ્રીજી મહારાજે લોયાના 10મા વચનામૃતમાં કરી છે કે માયા કોઈ રીતે દુઃખ દેવાને અર્થે સમર્થ થાય નહીં, કોઈ રીતે દુઃખી કરી શકે જ નહીં. પ્રસંગો, પ્રતિકૂળ પરિસ્થિતિ, દેહના સુખ દુઃખ, રોગ બધું જ ઊભું થાય પણ ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુઃખી થાય નહીં. વીરા શેલડિયાનું આખું ઘર હાદા ખુમાણે બાળી નાખ્યું. પહેલી જ વાર સત્સંગ કર્યા પછી, સત્સંગી થયા પછી ગઢડા સમયમાં ગયા હતા. પાછા આવ્યા લોકોએ કીધું કે તમારું આખું ઘર દરબારે બાળી નાખ્યું, કે ભલેને બાળી નાખ્યું કે મહારાજે મારી રક્ષા કરી, હું હોત અહીંયા તો હું ઘર ભેગો બળી જ જવાનો હતો ને. લો કેવી સમજણ. એ તો આપણે થાય કે સમયમાં ઉત્સવમાં ગયા હતા, જાત્રા જ ગયા કહેવાય ને, પાછળથી આવું થાય. ભગવાનને સંદે રક્ષા ના કરવી જોઈએ, પણ ના કરી તો પણ માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી નથી. તો જો આવા ભક્તો છે, આ મગનભાઈ સરાઈ છે, એમનો દીકરાની વહુ ને દીકરો બે જણા ધામમાં ગયા, તો ગુરુ પૂનમના દિવસે એમને સભામાં સાકર વેચી કે મારા કરતા પહેલા અક્ષરધામમાં પહોંચી ગયા. આવી સમજણવાળા હરિભક્તો છે એટલે લોયાનું 10મું એવું સિદ્ધ કરેલું. પાંચમી વાત શ્રીજી મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં કરી છે કે એના અંતરમાં ભૂંડા ઘાટ માત્ર કોઈ દિવસ થાય નહીં. તો જો મહારાજના વખતથી એવા સંતો હરિભક્તો હતા, આજે પણ એવા સંતો હરિભક્તો છે કે જેને અંતરમાં એકાંતિક ધર્મ અતિશય દ્રઢ થાય છે. સદગુરુ સંતોના આપણને દર્શન થાય છે. સ્વામી બોલ્યા હતા, સ્વામી કે અમારા ડોક્ટર સ્વામી છે અને પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા થઈ ગયા છે. 1989માં પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી માટે સ્વામી બોલ્યા હતા. સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની વાતો કરીએ છીએ પણ આપણને એમ થાય કે આત્મારૂપે કેમ વર્તાતું હશે, પણ આ ત્યાગવલ્લભ સ્વામી જો સાક્ષાત બેઠા છે એમ કહીને સ્વામી હાથ લાંબો કર્યો. સ્વામી કે આત્મારૂપે સાક્ષાત વર્તે છે. તો આવી રીતે આપણા મોટેરા સંતો છે, મોટેરા હરિભક્તો છે. એક વખત સિટી કાકાએ સ્વામીને પૂછ્યું કે અક્ષરધામનું સુખ કેવું હશે, સ્વામી કે તમને આવે છે ને એવું, એમાંથી કાંઈ બીજું નથી. એટલે આવા સંતો હરિભક્તો આજે આપણા સત્સંગ સમાજમાં છે. તો ત્યાં અમારા શંકર ભગત છે મુંબઈમાં મલાડના, એકલ્યા છે અને લગભગ 20-25 વર્ષ પહેલાના પત્ની ધામમાં ગયેલા. તો અત્યારે રોજ સાંજે 5 વાગ્યા સુધી ધંધો કરે, 5 થી રાત્રે 10 સત્સંગના સંપર્ક માટે જાય. પણ હમણાં આ વખતે મુંબઈની રવિવારની સભામાં 7-8 હજાર હરિભક્તોની હાજરીમાં સ્વામી એમને ઉભા કર્યા અને સ્વામી કે આપણે કહીએ છીએ કે અંતરમાં સુખ વર્તે અને મહારાજનો આનંદ આનંદ 24 કલાક રહે, અમારા શંકર ભગત છે સાક્ષાત જોઈ લો કે 10 મિનિટ સુધી રવિવારની સભામાં એમને ઉભા રાખીને સ્વામી એમને વખાણ કર્યા હતા. તો આવા સંતો હરિભક્તો છે જેમના અંતરમાં આવી દ્રઢતા છે. પછી છઠ્ઠી વાત નિશ્ચય સંબંધી શ્રીજી મહારાજે કરી છે પ્રથમના 63મા વતનામૃતમાં કે 24 કલાક એના અંતરમાં કેફ રહ્યા કરે અને 24 કલાક એમ રહે. વડતાલનું 12મું વતનામૃત કે મને તો પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, મારું તો કલ્યાણ થયું છે, પણ જે જે જીવ મારા દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે. આવો જો નિશ્ચય ને કેફ હોય તો શતાબ્દી વર્ષ યથાર્થપણે ઉજવ્યું કહેવાય. અરવિંદભાઈ ગુરુ છે, એમને એમના મિત્રએ કીધું કે અમારા સંત છે ગુરુ એ તો માયાની અને અક્ષર બ્રહ્મની બધી બહુ સારી વાતો કરે છે, સાંભળી એક દિવસ. અને પછી પેલા ગુરુએ કીધું કે તમને બ્રહ્મ સંબંધી ને અક્ષર સંબંધી વાતો ખબર છે, આવી બધી વાતો શાસ્ત્રમાં લખી છે. અરવિંદ ગુરુ કે બ્રહ્મ ઇઝ જસ્ટ 10 ડિજિટ્સ અવે ફ્રોમ મી, હું ફોન ઉપર 10 ડિજિટ દાબું ને એટલે ઓનલાઈન અક્ષર બ્રહ્મ સાથે વાતો કરું છું. આટલો કેફ આપણા હરિભક્તોને હોય છે. પછી 7મી વાત શ્રીજી મહારાજે નિશ્ચય સંબંધી લખી છે પ્રથમના 78મા વચનામૃતમાં. મહારાજ કહે છે ભગવાન અને સંતના દરેક ચરિત્રને વિશે હંમેશા દિવ્ય ભાવ રહે. અત્યારે આપણને શ્રીજી મહારાજના બધા ચરિત્રમાં દિવ્ય ભાવ રહ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ ખાલી સભામાં બેઠા હોય, વ્યક્તિગત દર્શન વખતે બધાને પ્રેમથી બોલાવીને જે સણ કહેતા બરોબર તમારો વારો આવે ત્યારે ગોળ ફરીને કોકની જોડે વાતો કરે, તે દ્વારા શ્રીજી મહારાજ બધા ચરિત્રો એક સાથે ઉડી જાય. અને અમને એવું થાય સંતોને, આપને તમને બધાને આપણી જીવદશામાં એ નાના ચરિત્રમાં પણ આપણે ગુલાટ ખાઈ જઈએ, પણ ચરિત્રને વિશે દિવ્ય ભાવ તે વખતે એવો મહિમા રહે કે ભગતજી મહારાજ કહેતા હતા કે હું તો બળે દેખું, ખભે દેખું, કાને દેખું, તે પ્રમુખ સાહેબ ભલે ગોળ ફરી ગયા ખભેથી મને જોઈ લીધો, અઘરું છે આ તો અમે બોલીએ છીએ તમે સાંભળો છો પણ બહુ અઘરું છે. પણ આ બધી વાતો નિશ્ચયની શ્રીજી મહારાજે લખી છે. પછી વાત વડતાલના 5મા વતનામૃતમાં મહારાજે કીધી કે એ તો એમને વિશે કોઈ દિવસ માયા સમજવી નહીં, એ તો સદાય માયાથી પર છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બોચાસનમાં હતા અને જનમંગલ સ્વામીએ સ્વામીને કહ્યું કે તમે ચોકઠા પહેરો ને ત્યારે 10 વર્ષ નાના લાગો છો અને ચોકઠા કાઢી નાખો તો 10 વર્ષ તમારી ઉંમર વધી જાય છે. સ્વામી હસતા હસતા કે જો આ જન્મંગલ ચોકઠા કાઢવાની પહેરવાની વાત કરે છે પણ મહારાજે તો વતનામૃતમાં કહ્યું છે કે સદાય કિશોર મૂર્તિ છે, એ મનાવવું જોઈએ. એટલે હંમેશા એમના વિશે એક દિવ્ય ભાવ. અને પછી છેલ્લે તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. અત્યારે એમ કે ચંદ્ર કેવો, તો તરત કહી દેવાનું સ્વામી બહુ સારો, બહુ ભવ્ય, સોળે કળાએ ખીલ્યો છે. આ તો આપણે બોલીએ છીએ ને, બધી વાતો છે, પણ બધાએ દ્રઢ કરવાની છે. જીવનમાં જયારે પ્રેક્ટિકલ આવે ને ત્યારે બહુ અઘરું પડી જાય. એમ કે આ સ્થાન તમે છોડો, આ પ્રવૃત્તિ તમે છોડો, પછી આ તમારું ગમતું તમે છોડો, તમે લખણી કરવા આવ્યો ને તમારું નક્કી કરીને આવ્યો ને ફેરવી નાખે, એ બધું જે કરે એ વખતે એમના ચરિત્રમાં જે દિવ્ય ભાવ રહેવો એ બહુ જગરો છે. વગર કારણે અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત બધા જ મોટેરા ભક્તોના જીવનમાં આપણે જોઈએ છીએ મહારાજના વખતથી. વગર કારણે અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત એ લોકોના જીવનમાં આવ્યા છે ને આવશે, અને આપણા જીવનમાં પણ આવશે ને આવશે. કોકના જીવનમાં આવી ગયા હશે, કોકના જીવનમાં અત્યારે ચાલુ હશે, અને કોકના જીવનમાં હવે આવશે. પણ અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત સહન કર્યા વગર સત્સંગમાં ભ્રમરૂપ થવાય જ નહીં. એ બધા ભક્તોના જીવનમાં આવ્યા છે. પણ એ વખતે તું દિન કહે તો દિન અને હાથ જોડીને ઊભું રહેવાય. એક વખત સ્વામી સારંગપુરમાં હતા, ઉમેશ રાજા, આપણો લંડનનો યુવક ઉમેશ રાજા અત્યારે સ્કૂલમાં આપણે ત્યાં સેવા કરે છે. એ કે સ્વામી કેમ આજે વહેલા નાસ્તામાં, વહેલા ફ્રૂટમાં આવ્યા? સ્વામી લગભગ 3:45 આવી ગયા હતા, સ્વામીને બોચાસનથી સારંગપુર વહેલું નીકળવું હતું. સ્વામી કે ક્યાં વહેલા આવે છે, ટાઈમે છે? કે નાના બાપા 3:45 થાય ને. સ્વામી કે જો 4:15 થઈ ગયા. એ કે નાના બાપા 4:15 થયા છે. સ્વામી કે જો 4 વાગ્યા. બે વખત સ્વામી ફેર્યું. બે વખત કે નાના સ્વામી 4:15 થયા જો. સ્વામી હસતા હસતા કે તું ઘડિયાળને પરણ્યો છું સત્પુરુષને? તે લગ્ન કોની જોડે કર્યા છે? ઘડિયાળ જોડે લગ્ન કર્યા છે કે સંત સાથે? પછી માથું ખંજવાણ મળ્યું. ના સ્વામી, સત્પુરુષ સાથે. ઉમેશ રાજા એ કે સ્વામી કે સત્પુરુષ સાથે. સ્વામી કે બસ, એ કે 4 તો 4 ને એ કે 4:15 તો 4:15. ઘડિયાળ સાચી કે સત્પુરુષ સાચા? એ કે શાસ્ત્ર. પણ જો ટાઈમે આપણને મનાવું બહુ અઘરું છે. એટલે આ બધી નિશ્ચયની વાતો એટલે આટલા વર્ષના મૃતમાં મહારાજે કરી છે. તો શતાબ્દી મહોત્સવે મુખ્ય આપણું કાર્ય એ છે કે આપણે આવો સર્વોપરી નિશ્ચય અતિશય દ્રઢ થાય, એની માટે આપણે આ પ્રયત્નશીલ હંમેશા રહેવું જોઈએ, વિચારથી માંડીને વર્તન સુધી. તો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય, એ પહેલો મુદ્દો. બીજું અગત્યનું શું છે કે આપણે અત્યારે હરિભક્તોમાં સાંપ્રદાયિક વાંચનની બહુ ખોટ છે. ન્યૂઝપેપર વાંચીએ, ટીવી જોઈએ, પણ વચનામૃત, સ્વામીની વાતો, જીવનચરિત્રો, હરિલામૃત એ બધું આપણે સત્સંગી જીવનને એ બધું આપણે વાંચવાની ટેવ નથી. તો સાંપ્રદાયિક વાંચન રોજ કરવું જ, ભલે કદાચ ઓછું કરી શકે, 10 મિનિટ 15 મિનિટ, ફ્રી હોય તો 1/4 કલાક 1 કલાક થાય, પણ એ કરવું જ એવો નિશ્ચય કરીને રોજ થોડુંક સાંપ્રદાયિક વાંચન કરીએ ને તો બહુ મોટો લાભ થાય. મોટામાં મોટો લાભ સાંપ્રદાયિક વાંચનનો એ છે કે આપણા જીવનમાં જે પ્રસંગ બને ને, વ્યવહારમાં, કુટુંબમાં, વ્યક્તિગત કે સત્સંગમાં, એવો જ પ્રસંગ પૂર્વે કોઈ ભક્તોના જીવનમાં બન્યો જ હોય છે, એટલો બધો આપણો સત્સંગ સમુદાય વિશાળ છે. તો તે વખતે આપણે કેવી રીતે વર્તવું ને, સિદ્ધિ પેલા ભક્તની કોપી જ કરવાની. શું કરવાનું? કોપી. 100% તમે જો આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને ને પૂર્વે કોઈ ભક્તોના જીવનમાં બન્યો છે આપણા જ સંપ્રદાયમાં, તો સાંપ્રદાયિક વાંચન કરેલું તરત ખબર પડી જાય કે મારે કેવી રીતે કરવાનું, શું કરવાનું, આના જેમ વર્તવાનું. એટલે ભગવાન સંતરાજી થશે. કોપી જ કરવાની. અઘરું છે કોપી કરવી, એ વખતે અઘરી પડી જાય, પણ અંતરમાં જે ભાવ વર્તા હોય પણ કોપી કરો. ફોર એક્ઝામ્પલ, તમને જો આપણે હમણાં વાત કરી કે વ્યવહારિક મુશ્કેલીઓ અનેક આવે અને સ્વામીશ્રી આશીર્વાદ આપે, 2 વાર આપે, 5 વાર આપે, અક્ષયની પ્રદક્ષિણા ફરવાની આજ્ઞા કરે, મહા પૂજા લે, અને તોય વ્યવહારિક મુશ્કેલી આ જીવન ટળે નહીં, તો કયા ભક્તને દ્રષ્ટિકોણમાં રાખવાના? હમણાં આપણે વાત કરી દાદા ખાચરને. તમે ખૂબ સેવા કરી હોય, ખૂબ ભક્તિ કરી હોય, છતાં તમને નાની ઉંમરે કેન્સર થઈ જાય, તો કોને યાદ રાખવાના? જો આ સાંપ્રદાયિક વાંચન આ સમયે કામમાં આવે, નહીં તમને ડિપ્રેશનમાં આવી જાય. મેં આટલી સેવા કરી, ભક્તિ કરી, નિર્દોષ ભાવે કરી છે, દિવ્ય ભાવ રાખીને કરી છે, મને નાની ઉંમરે કેન્સર થયું, અસાધ્ય. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુને ટીબી થયેલો, અસાધ્ય રોગ હતો, એ વખતે કેન્સર જ હતું. સમજણ રાખી કે મોટા સંતનો સમાગમ મળી ગયો. તમે તમારા મિત્રો હોય, સગાવાલા હોય, એ તમને આગ્રહ રાખીને ડુંગળી લસણ ખવડાવે, સિનેમા જોવા લઈ જાય, તે વખતે કયા ભક્તને યાદ કરવાના? આપણે તો નાનું થયું છે, અભેસીને તો દારૂ પીવડાવવાની વાત આવેલી, તોય નહોતું પીધું, તરત અભેસી જો યાદ આવી જાય વારે વારે વાંચ્યો હોય તો. કોપી જ કરવાની ને, નથી જ કરવાનું આ. એટલે આવી બધી વાતો, મંદિરમાં તમે આવો અને સાધુ તમારું અપમાન કરે, થઈ જાય. અમારામાં સ્વભાવ પ્રકૃતિ છે, કોક વખત વ્યવહારમાં હોય ને પ્રવૃત્તિ ભેગો થઈ જાય. મંદિરમાં આવો ને સેવા કરતા હોય, કોઈ સાધુ અપમાન કરીને કાઢી મૂકે તો? ભગતજી મહારાજ તો ખરા, પણ ભક્તોની આપણે વાત કરીએ છીએ. દામોદર શેઠ અમદાવાદના સાધુએ ધોલ માર દીધી, મહારાજે બોલાવીને પૂછ્યું શું થયું? મહારાજ કઈ નહીં, બધું પતી ગયું. મહારાજ કે ના, કો મહારાજ કે હસતા શકે, સાધુએ ધોલ મારી, પછી કઈ નહીં, અમે તો સેવા કરીને ચાલુ. મહારાજ કે મારના નહીં ધન્ય છે, ખાના નહીં ધન્ય છે, ફેર ના પડે. ત્યારે દામોદર નું નામ લોયાના ત્રીજા વતનામાં તો મહારાજે લખ્યું છે. એટલે જો કયા આપણા જીવનમાં પ્રસંગો બનવાના જ છે. બધા સાંપ્રદાયિક વાંચન કરેલું હશે તો આપણે પૂર્વે આપણા ભક્તો કેવી રીતે વર્ત્યા એ પ્રસંગે સીધી જ કોપી આપણે થઈ શકે. તમે મંદિરમાં જાઓ, તમને ઉતારો ના, બહુ ભાવ ના પૂછે. સાધુ બે બાજુથી પસાર થાય, તમે સાધુને જે શરણ કરો ને ભોજનનું ના પૂછે. કોઈ કાર્યકરને કોણ એ ઉતારાની વ્યવસ્થા ના જુએ, એ વખતે કોને યાદ કરવાના? પર્વતભાઈને, સોળ કરશીનાથ મહારાજને તે વખતે એમણે દુષ્કાળમાં આપેલું. 7 દિવસ દાદા ખાચરના દરબારમાં રહ્યા. દરબારગઢમાં એમ હતું કે ત્યાં વ્યવસ્થા કરશે. પેલા કોને કેમ વ્યવસ્થા કરશે? કોઈ પૂછ્યું નહીં. તો એને જરાય સત્સંગનો અભાવ ન આવ્યો. તમારા સગા સંબંધી એ બધા સત્સંગના વિરોધી હોય તો એ વખતે શું કરવું? કે સ્વામી મારાથી તો કંઠી નહીં પહેરાય, પૂજા નથી થતી, કેમ? બધા વિરોધ જ કરે છે, શું કરવું? કે હિમરાજ શાને એ વખતે યાદ કરવા પડે? આખી નાત વિરુદ્ધમાં હતી ને એમણે સત્સંગ રાખ્યો. તો સાંપ્રદાયિક વાંચનની આ વિશેષતા છે. આપણે આપણા જીવનમાં કયા પ્રસંગે કેવી રીતે વર્તવું એ આપણને સાંપ્રદાયિક વાંચન હશે તો ખબર પડશે. સાર ધાર સત્સંગમાં નભી જવાય, નહીં તો તરત પ્રશ્ન થાય. હજી પણ તમે જો વિચારજો, જેના જીવનમાં જે પ્રસંગ હશે ને, પ્રશ્ન હશે ને, એ પૂર્વે કોઈ ભક્તના જીવનમાં 100% બન્યો હશે. એટલી બધી આપણા સત્સંગની વિશાળતા અને દિવ્યતા છે. તો સીધું જ એના પ્રમાણે વર્તી જવાનું. કેટલી સરસ ગાઈડલાઈન, ટેક્સ્ટબુક ટોપ મળી ગઈ, વેરી ગુડ ગાઈડબુક. તો એ આપણા સાંપ્રદાયિક વિશેષતા છે. અને છેલ્લી વાત કે આવો નિશ્ચય આપણે દ્રઢ કરીએ, આવું સરસ સંપ્રદાયિક જ્ઞાન આપણે હોય તો આપણે હંમેશા એક ટેવ રાખવી, એક અંગ પાળવું કે અન્યને સત્સંગ કરાવો છે. જે આપણા સંપર્કમાં આવ્યા અને સત્સંગની વાત કરવી, આપણને કશું જ બોલતા ના આવડે ને તો એક વાક્ય તો બોલતા આવડે કે નહીં? કે શ્રીજી મહારાજ ભગવાન છે, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સારા સંત છે, દિલ્હીમાં એમણે અક્ષરધામ બહુ સારું બાંધ્યું, કોક વાત ત્યાં જાવ તો જઈ આવજો, એક વાત સુરતમાં અહીંયા તાપી નદી કિનારે અમારું મંદિર છે તમે આવજો, અમારી રવિ સભા સરસ થાય છે, કથા વાર્તા થાય તમે એકવાર આવજો, એવું 5 વાક્ય તો બોલી શકીએ ને? મલાડમાં શંકર ભગત છે, એમણે ઉત્તર ગુજરાતના 400 કુટુંબોને સત્સંગ કરાવ્યો છે, એમને ત્રીજું વાક્ય બોલતા નથી આવડતું. પ્રમુખ સ્વામી મહારાજ આ વખતે જમતા ત્યારે 2 વાક્ય જે બોલે છે ને દરેકના ઘરે જઈને, એ વાક્ય બોલાવડાય કે પ્રમુખ સ્વામી મોટા સત્પુરુષ છે, ઓળખી લેજો, જીવનું કલ્યાણ થઈ જશે, આટલું જ બોલે. ત્રીજું વાક્ય જ નથી બોલતા, પણ 400 કુટુંબને એને નિષ્ઠા કરાવીને પૂજા કરતા કર્યા છે. 2000 જણાને એને પૂજા શરૂ કરાવી છે. તો આપણે ના કરાવી શકીએ? એક છેલ્લો પ્રસંગ કહી દો. ગઈકાલે સવારે અમારું મુંડન હતું, એક નવા વ્યક્તિ મુંડન કરવા માટે આવેલા. પછી પ્રસન્ન વદન સ્વામી અમારો બધાનો પરિચય કર્યા કે એમને કંઈક પરિચય થયો હશે. તો ડૉક્ટર ધર્મેશ પંચાલ મુંબઈમાં, એ રેગ્યુલરલી એમની દુકાને વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે જાય છે. તો પેલા વાળ કાપતા હોય ને ડૉક્ટર ધર્મેશ પંચાલ બેઠા હોય, અને પેલો વાણંદ છે ને વાળ ને દાઢીને તું કરતો હોય, તો બેઠા બેઠા સત્સંગની વાતો કરે. 6 મહિનાથી જ પેલા વાણંદે ત્યાં દુકાન ખોલી, પણ 6 મહિનાથી ત્યાં જાય છે. આજે એને કંઠી પહેરાવી, પૂજા લેવડાવી, અને ગઈકાલથી 13ના દિવસે મંદિરે સેવા કરવાની શરૂઆત કરાવી દીધી. હવે આ શેઠે વાણંદને સત્સંગ કરાયો. અમારું મુંડન પત્યું ને ત્યાં એક આનંદ બીજો છે, વાણંદ પારલાથી આવે છે, એણે અમને સંતોને વાત કરી કે આ ગુરુવારે તમે સભામાં આવવાના ને સંતો? એટલે સંતો કહ્યું કે આવવાના, કે અમારે મારે ત્યાં છે ને એક મારા બહુ મોટા ગ્રાહક છે, એક બહુ મોટા પાર્લરના બિલ્ડર છે, કરોડોપતિ માણસ છે, એ જ્યારે મારી પાસે દાઢી કરાવવા આવે ને ત્યારે હું એને કહું કે અક્ષરધામ બહુ સારું, પ્રમુખ સ્વામી બહુ સારા સંત છે, પોકેટ કેલેન્ડર આપ્યું, શિક્ષાપત્રી આપી. તો એ જે બહુ મોટા બિલ્ડર છે, અબજોપતિ માણસ છે, એણે નક્કી કર્યું છે કે હવે મારે કંઠી પહેરવી છે ને પૂજા, તો મેં કંઠીની પૂજા તૈયાર રાખી છે, આ ગુરુવારે તમે સભામાં આવો ત્યારે સભામાં આવવાના છે. એટલે ગઈકાલ સવારનો પ્રસંગ, શેઠે વાણંદને સત્સંગ કરાયો અને એક વાણંદે શેઠને સત્સંગ કરાયો, એ ગઈકાલ સવારની જ વાત મુંબઈની. તો જો આપણે તો આજે મહારાજની કૃપાથી તીર પૃથ્વીનું વેજું છે, જ્યાં તીર નાખશો ને ત્યાં વાગશે. એટલે સત્સંગ અવશ્ય કરાવો. આપણે બધા પણ કોઈક સગેવાલે સત્સંગ થયો છે તો આ સત્સંગની આવી દ્રઢતા રાખવી, અને એની માટે થોડોક દાખલો અને પુરુષાર્થ ચોક્કસ કરવા તો અન્યને સત્સંગ થાય. તો આ 3 વાત જો આપણે રાખીએ તો આપણે શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કહેવાય. પહેલી વાત, મહારાજના વચને જે વચનામૃતમાં નિશ્ચયની વાતો કરી છે, એવો નિશ્ચય આપણને મહારાજના સ્વરૂપનો દ્રઢ થાય, એ પહેલી વાત શતાબ્દી નિમિત્તે. બીજી વાત આ કે આપણે સાંપ્રદાયિક વાંચન આપણું બરોબર પાક્કું ને વ્યવસ્થિત હોવું જોઈએ. અને ત્રીજી વાત કે જે આપણા સંપર્કમાં આવ્યા નાના મોટા ભાઈ ભાઈ બધાને આપણે સત્સંગની વાતો કરીએ તો ગુણાતીયાન સ્વામી કે એક જીવને સત્સંગ કરાવે તો એને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. તો આ 3 વાતો જો આપણે શતાબ્દી મહોત્સવ નિમિત્તે કરીએ તો આપણે ખરેખર રીતે, વ્યક્તિગત રીતે અને સંસ્થામાં એક બહુ મોટી રીતે આપણો BAPSનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ જાય તેવું બળ આપણને કાયમ રહે એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, શરદ ઋતુમાં આકાશ નિર્મળ જઈને બોલ્યા છે, આવું અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મૂર્તો સત્સંગ કરે તો બધું થાય, પણ સ્વામીએ કહ્યું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલે છે. સ્વામી ઉપર આકાશ પાતાળ બધે દ્રષ્ટિ કરી છે. તો અને આવો વિચાર આવો, આ બીજા કોઈને વિચાર આવે જ નહીં કે શરદ ઋતુમાં નિર્મળ આકાશ જોઈને બોલ્યા છે કે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય. એટલે નિષ્કલંક નિષ્પાપ, કોઈ રીતે દાગ ના હોય, અને જેમ શરદ ઋતુનું આકાશમાં કોઈ દાગ ના હોય, કોઈ બદી ના હોય, એમ આવી રીતે અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે, એ પણ સત્સંગ કરતા થાય, બીજી કોઈ ક્રિયા કરતા આવું પરિણામ ના આવે. તો સત્સંગ જીવમાં હોય અને સત્સંગ કરતા કરતા આ જીવ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેમ સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે તે જ થાય છે, પણ સ્વામીએ કહ્યું કે મોટાનો મત અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. એટલે આપણે દેહ સાથે અનાદિકાળથી લગીની છે, એટલે આ થઈ જાય છે. પણ સ્વામીએ કહ્યું કે સ્વામીના યોગમાં આવ્યા પછી બધી વાત છે. સ્વામીના યોગમાં આવ્યા પછી આપણે સાધના શું કરવાની, તો હા, સહજ સહજ સહજે સહજે આપણે બળજબરી જોર કરવાનું નથી, પણ સહેજે સહેજે તાળ તડકો ભૂખ તરસ એ બધાનું સહન કરવું, પણ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં દેહ બાજુ આપણું ખેંચાણ થાય છે, એટલે દેહને લગતું બધું થયા કરે છે. પણ સ્વામી કહે કે સહેજે સહેજે દેહનું જતન કરવું, એટલે કેવળ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં આ છે, આપણે બધું થયા જ કરે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે, તે જેને તેમાં હેત હોય તેને આવે. હવે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, પણ કોને થાય? જેમાં મેં હેત હોય એને થાય, નહીં તો આવરું પડે અને સામાન્ય ગણે, પણ જેમાં હેત હોય તે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. એટલે આ અંતરની વાત છે, ઉપર ઉપરની વાત નથી. કોને સુખ આવે? જે મહિમા હોય અને એને સુખ આવે, હેત હોય એને સુખ આવે, કે જેને જેમાં હેત હોય તેને આવે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. કોટી કલ્પે સ્વામી છે, સ્વામી તો એમનો ગણિત તો લાખ ને કરોડ ઉપરથી થાય, સામાન્ય આવે. આમ તો જોવા જઈએ તો 1 થી 10 સુધી ગણતા ના આવડે સ્વામી, પણ બીજી બધી અબજો કરોડોની વાતમાં પડ્યા. આ નાનું સોનું ફાસફૂસ્યું માં શું હાથ બધું. તો સ્વામી કહ્યું કોટી કલ્પે હાવા થાત આવી છે. કોટી કલ્પે, એ કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ, અને કોટી કલ્પે એટલે કરોડોથી ગુણાકાર કરો, કેટલા યુગો ને યુગો વીતી જાય આપણે. પણ તો સ્વામીએ તો સ્પષ્ટ વાત કરી, કોટી કલ્પે આ વાત હાથ આવી છે. તો કેટલી મોંઘી વાત છે, કેટલી ઉત્તમ વાત છે, પણ આપણે સામાન્ય ગણીને પાસ ઓન કરીએ છીએ. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, ખરેખર આ વિચારવા જેવી વાત છે. જો આપણે વિચાર કરીએ તો કેટલો આનંદ આવે કે આ કેવા સ્વામી મળ્યા છે, કેવા પુરુષ મળ્યા છે. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. એ બધા કોઈને ગમે નહીં. આ શેત જ જુદો છે. ભગવાન પાસે જવાની વાત છે તે બધું કોઈને ગમે નહીં, ને ઇન્દ્રિય અંતઃકરણને પણ નથી ગમતો. ને ઇન્દ્રિય અંતઃકરણ શાના ગમે, એ તો વિષયને માર્ગે ચાલ્યા છે. એટલે કોઈને ગમતો હતા સત્સંગ, કોઈને ગમતો નથી. એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ ખૂટે છે જે મારા હાથથી ગયો. એ સુંદર વાત છે. આ સત્સંગ એટલે અસલી સત્સંગ કરે છે એ કોઈને ગમતો નથી, કોઈને. અને એક જીવને જ ગમે છે, અને જીવને જ ગમે છે, ને માયા તો પેટ ખૂટે છે કે મારા હાથથી ગયો આ છટક્યો. એટલે છટકનારા લાખોમાં કોક હોય, એકાંતિક ભક્ત હોય એ છટકે, બાકી તો બધા માયાની પેટમાં જ છે, ગૂંથા જ ખાયા કરે છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સાધન કરીને મરી જાય તો વાસના ટળે નહીં. જો એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. એટલે આપણે કેટલા ભાગ્ય, કેટલા નસીબદાર છીએ, જે વાત સ્વામી કરી છે એ જ મળ્યા છે આપણને. એટલે આપણા તો ભાગ્યનો પાર નથી. પણ આપણે વધુ સામાન્ય કોટીમાં વધુ ચાલ્યું જાય છે, ખાવું પીવું એ બધું. એ આ તો એકાંતમાં બેસીને, નિષ્કવણ સ્વામી કહ્યું એમ, એકાંત બેસીને આ રહસ્ય વિચારવા જેવું છે. એક એક વાત જે વિચાર કરે તો પાર આવે એમ નથી. પણ સ્વામી અહીં વાત કરી કે સાધન કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. વાસના સૌર્યાદિકના કેવા સાધન, પણ તોય વાસના ટળી નહીં. જ્યાં પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ, પણ જ્યાં બહાર નીકળ્યું તરત જ વિષય ચોંટી ગયા, તરત જ 1 સેકન્ડની વાર નહીં. તો એટલે 60,000 વર્ષ પાણીમાં રહ્યા એનું ફળ શું? વાસના તો ટળી નહીં. પણ સ્વામીને કેવું છે કે એ આપણા ભાગ્ય કહેવાય છે, આપણને આ પુરુષ મળ્યા છે. સાધન કહીએ કે મળીએ તો વાત નથી, એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. જે વાત સ્વામી કહી છે એવા પુરુષ આપણને મળ્યા છે તો એને એના અનુગ્રહ એની દયા હોય એ કૃપા કરે તો ટળે. હવે કૃપા ક્યારે કરે એ આપણે શોધી કાઢવાનું છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. આપણું તો દર્શન કરશું તેનું કલ્યાણ થશે, પણ ભાઈ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્ત દેહ ધર્યા છે, ને વાસના જેવી જણાય છે તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. હવે આ બધા આ જીવ આ દેહધારી થાય એટલે દેહ તો જોઈએ જ ગમે, એટલે બધા મુક્ત સ્થિતિમાં છે, પણ દેહ ધર્યો છે દેહનો ભાવ જણાય છે. પણ બધા તો મુક્તો છે, મોટા મોટા છે. જો સ્વામી કહે આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે આપણે, પણ બહુ મહિમા કહીએ તો છકી જાય. બધું આપણે આપણે કંટ્રોલ બહાર વાત થાય એટલે સ્વામી કે બહુ મહિમા કહેતા નથી. આપણે તો દર્શન કરીએ તો પણ કલ્યાણ થશે, કેટલી મોટી વાત આપણા દર્શનથી બધાને. ભાઈ એકવાર એક યુવક છે ને યોગી આપણા વખતમાં સિનેમા જોઈ આવ્યો. બાપા કે કેમ આવું કર્યું? તો કે સ્વામી બધાનું કલ્યાણ કરવા માટે છે ને સિનેમા. કેટલા લોકો આવે જાત જાતના એનું કલ્યાણ કરવા માટે. સ્વામી કે એવું નથી, એવું ના કરવું. હવે એ કલ્યાણ તો મહારાજની દયાથી થશે, આપણે નિયમ પાડવા. એ બધું વાત ખરેખર જોઈ આવ્યો ધામધૂમ કરી, અને પછી વાત લે છે. સ્વામીની વાતમાં આવ્યું છે કે આપણું કલ્યાણ આપણા દર્શનનું કલ્યાણ થશે તો બધાને દર્શન દેવા ગયે છે. આપણું તો દર્શન કરશે એને કલ્યાણ, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ખરેખર વર્તમાન એ તો જુદી કક્ષાની વાત છે, એ તો કેટલી સમજણ હોય એટલો મહિમા હોય, એકાંતિક ભક્તિ ભાવે ભક્તિ કરતો હોય એને આ મહિમા પચ પડે. અને બીજાને તો લસરી જાય સરી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. મહારાજની કહેલી વાત કરીજે. મહારાજ કહે છે કરોડ વાણે કહીને એક મનવાર ભરાય. ઇંગ્લિશમાં મેન ઓફ વોર કહે છે મનવાર ટૂંકમાં. એટલે મનવાર જે એક મનવાર ભરાય એ 100 કરોડ મનવારો ભરી છે. સ્વયં સંકલ્પ તો કેવા મોટા મોટા બધે. આપણે હાથીના ગણસડ ફાટી જાય એવા બધા મહિમા છે, પણ આપણે વિચાર નથી કરતા એટલે ચાલ્યું જાય છે બધું. વિચાર કરે તો એક વાતમાંથી આગળ જવાય નહીં એવું છે. કરોડ વાહણે કંઈ એક મનવાર ભરાય, એ 100 કરોડ મનવારું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલે અમે તો અબજોની સંખ્યામાં ગણતી થાય. અને છે આ ગપ્પા નથી, એવું ડીંગ મારી નથી, ખરેખર વાસ્તવિકતા છે. સ્વામી તો અનંત બ્રહ્માંડ ગણતરીમાં નથી, એક રૂવાડામાં આવી જાય અનંત. એ તો આપણા રૂવાડામાંની વાત કરી કે આપણા રૂવાડામાં અનંત બ્રહ્માંડ આવી જાય એ વાત. એવું જ્યારે આપણે મનાય ત્યારે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય ગણાય. એટલે ટૂંકમાં તો મહારાજે કહ્યું કે આ સ્વામીની ગણતરી બધી એટલી મોટી મોટી છે પણ સાચી છે, ટૂંકમાં સાચું છે. પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ. પછી થાય કે અમારું દર્શન કરે એનું કલ્યાણ થાય. વરી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો કેટલાક જીવને થશે, અમારું દર્શન કેટલાક જીવને થશે. જૂનાગઢમાં રહ્યા, જૂનાગઢના માણસો અને બે ચાર બીજા હોય તે એનું સ્વામી કહી નહીં. માટે અમારા દર્શન માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સાધુનું બધી તેમાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સત્સંગીનું પણ સત્સંગી તો આપણે 10 લાખ છે તે એના બધા દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય. માટે સત્સંગ દર્શક ને સત્સંગીને પણ જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ શરીરનું કલ્યાણ કરવું છે. એટલે કલ્યાણ દરિયો, કલ્યાણનો દરિયો છૂટો મૂક્યો છે. એમાં જેટલાને જીવ કોન્ટેક્ટ થાય, જેટલું બધાને મન થાય. જો સ્વામી કહ્યું આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનારા રે, એટલે આટલું જ ગુણ લે. ભલે સત્સંગી હોય ના હોય, જાણતો હોય ના હોય, પણ સાધુનું ગુણ લે કે આ બસ સાધુ તો બહુ સારા, એટલું જ તો મારે કે એને કલ્યાણ કરવું જ પડશે. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી દે. ગુરુનું અંગ બોલાવ્યું ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી, તે કેમ સમજવું? આ બધા ગુરુનું અંગની વાત કરી તો ગુરુનો એવા લક્ષણો છે, દયા અને એ બીજાનું મહિમા સમજે, એ બધા લક્ષણ છે. તો એમાં તો આપણે કાંઈ કરવાનું રહ્યું નથી. જે જોવા જઈએ તો બધું જ ગુરુ જ કરે છે, તો આપણે શું કરવાનું? તો એ કેમ સમજ્યું? ત્યારે તેનો ઉત્તર કર્યો છે, સર્વે વાત ગુરુ જ કરે છે, ત્યારે અહીં આવવાનું છે. અહીં આવવા માટે પણ બધી ગુરુ દ્રષ્ટિ કરી ખેંચ્યા. જો હનકોપે વાત કહી કે એ આવ્યા નથી, એ સ્વામીએ ખેંચ્યું. અને તો હવે વાત સાચી છે. અને તો એ તો ક્યાં હોલેન્ડનો હોલેન્ડવાસી, અને ક્યાં ઓલા દુકાનમાં ચડ્યો અને એને જોગ થયો, એને પૂછ્યું આ કોણ છે, અને એમાંથી જોગ થયો. અને એને પોતે જાતે જ કહ્યું છે હનકોપ કે મને ગુરુ ખેંચ્યા છે, યોગી અપાય ખેંચ્યા છે. હું મારે કોઈ ખબર જ નથી આ સત્સંગ શું છે, કેમ છે. વળી એ માટે નીકળ્યો પણ નહોતો કે આ સત્સંગ કરવા માટે, એ તો અચાનક આવી તો ગુરુએ ખેંચ્યા છે. એટલે આપણે પણ બધા દેખાય છે, પણ ગુરુએ જ ખેંચ્યા છે આપણને. અને હમણાં એમ છે જે
2: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વ અવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદ્રશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવાને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય, ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાં દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયમાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ, અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ, એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વતનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે આવા અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળ કાયા, પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા, છતાં પણ મહારાજના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાનામાં નાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા, ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ, આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું. તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાય! અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા. એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુના એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા. ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ દેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માંગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું બધાએ ખૂબ આગ્રહ રાખેલો હતો મહારાજને, આમ શું, કારણ કે પેટ તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય, એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું, પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે. આમ સામાન્ય ખાડા ટીકરા હોય આમ જરા તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે, એવી રીતે ચલાવતા હતા. તેમ મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું, મહારાજ કે શું તારા બળદ છે, કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારોય સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે. એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જઉં તો. એટલે આને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે બે ગમે અને તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો, એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવું તો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજે તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બળી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું, અને કદાચ લીધું હતું તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જ એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા તમને ખ્યાલ છે, ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે અને 1999 કે 2000ની સાલમાં જ્યારે સાંકળીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું, તે વખતે સ્વામી એ ની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થ કારણના સંતો બધાનો આભાર માન્યો, ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો, પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે. બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા, પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો એટલે મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા, એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983ની સાલમાં એમને જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, ટુ વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસન હતાને પૂજન કરાવવા ગયા અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સાંઈ કે શું અરુણભાઈ? તો કે બાપા સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવેલા, પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. સ્વામીની આંગળી હતી જ, આમ ચાંદલો કરતા હતા સ્વામી. એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા, એમ કહીને હાથમાં ચાવી હતી. સાંઈ કે ઓ લો, મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ જ છે. એ ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, સંકે લો મંદિરને આપી દેવું છે, અમારે મંદિર જરૂર છે. એમ કે ખભે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે હા સ્વામી, મંદિર માટે લાવ્યો છું એટલે આ રાખો. એટલે કોઈ સંતે કીધું કે સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે ના ના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોયું, સ્વામીએ જે સ્માઇલ આપી, $1,000,000. એ $1,000,000 ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો, એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે ને, અંતર્યામી પર ફગેટ ઇટ ફોર અ વાઇલ. પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ આમ પ્રસંગ ચાલતો હોય, બે ચાર માણસ વાત કરતા હોય, તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે, અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી તો, છતાં સ્વામી જાણતા હતા. પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં, તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે, એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય, એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું, ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા, મહારાજે ખબર અંતર પૂછ્યા. અને પછી મહારાજ કે, પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે, હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે. થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે, હા મહારાજ, આપની દયા છે બધી. આવું બે ત્રણ વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે, મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે, બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું. એમ કહીને મહારાજ કે, અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું, એટલે મહારાજ તો અક્ષરરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજ કોઈ વખત નહીં, એના કરતાં બે વખત ઉપરાઉપરિયા પૂછ્યું તે શું હશે. એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું. ત્યારે શુકમુનિ સ્વામી કીધું, જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે, પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી, એટલે મહારાજને પૈસાની જરૂર છે, એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા કે મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતો હોય તો હું કંઈક લઈ આવું, સેવા કરું, હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા એ ઓસરી ઉપરથી સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાને ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું, એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બહાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું, અને સાથે આ બધું ઉમેરાયું અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા કોથળો ભરીને. હવે આપણને એમ થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા, તે ગોલ્ડ પ્રમાણે ગણાય. કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અત્યારે કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય, એ જે રૂપિયા થાય એ એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે, આ શું છે આ બધું? કે, મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો. એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે, પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? ઘર બહાર ને ખેતર વેચ્યું હોય તો જ બને. કે, મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે, પણ તમારા ભવિષ્યનું શું? સામત પટેલ કે, જો મહારાજ, કુકડા અને કણબીના છોકરા બે જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય, માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે, એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં જળજળી આવી ગયા. અને મહારાજને ખૂબ વિનંતી કરી એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું

એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ. અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે? અમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી, અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી, જે સ્વામી પાસે તો વાત નહીં થયેલી, કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી આમ પ્લાન જોયો અને બધી વાત જાણે સ્વામી આમ પુષ્પ છાંટ્યા. અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે એમ, ઘણી કહેતા હોય જમીન આપી દેવી છે એમ, એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. એટલે આમ હોય કે સ્વામી આપણે જમીન આપી દે, સ્વામી કે બહુ સારું, લો આશીર્વાદ છે ત્રણેય જણાને, મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે, એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈ અમૃતદર્શન સ્વામી કે સ્વામી આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે, અને એમાંથી પૈસા આવે એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો. સાહેબ કે ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂકે, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમ આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ. સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલે આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સાહેબ કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ એમના ઘરવાળા બધા. અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી, જો સ્વામીના મુખમાં આવુંથી નીકળી ગયું હોય. એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોક દાડો લવરી કરી બેસીએ ને કંઈક ઊંધું બોલી બેસીએ, આનું કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય, અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા એનો મહિમા હોવો જોઈએ ને કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષીસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો, એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા. અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે અને સ્વામીએ ફ્રૂટ જમ્યા અને પછી પત્રલેખન કરતા હતા, ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. એટલે કે પપ્પા બરોબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ, એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો, એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાઓ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષીસ દસ્તાવેજ ધરાવ્યો, સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પો બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ બધા આમ એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણ ને આવું સમર્પણ, કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બળીરાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ એ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાયેલા નથી, ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે, તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય, અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા, પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી, એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે અને આ ભૂમિ ઉપર, એટલે તાંદરજા જમીન, એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે, એટલે પૃથ્વીનો પટ

છે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા નાના મોટા ભાઈ ભાઈ બધાએ સહી કરેલી. નાના નાના બધા ટાબરિયા હતા એ લોકોએ, એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ. અને બધાને એમ હતું સ્વામી આ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે. અને આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મળે એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા અને એ આશીર્વાદમાં આ બધું એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઈડેન્ટિફાઈ કરી, હા, પ્લેસ અક્ષરધામમાં આઈડેન્ટિફાઈ કરતા અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે એની બાજુમાં તમને મહારાજ બેસાડશે, જેમાં પર્સનલી એમ આઈડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું, એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે, એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં કે મારામાં દેહમાં જે રોગ છે એ ટળી જાય અથવા તો ભગવાન અને સંત મને બોલાવે એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ મહારાજને અર્પણ કરેલું, એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે, એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળસી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો 1 કળસી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. 1 કળસી એટલે 16 મણ, એ 16 કળસી અનાજ એટલે લગભગ 256 મણ થયું, 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા અને તે વખતે 1 અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને અને ક્યાં જમો છો, ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહે છે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે, અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચાર્ય કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે, અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારીને જમાડી દેતા હશે, એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળસી અનાજ આપેલું અને આજે કોઈ 2 રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં. મહારાજ એમને કહ્યું અને મહારાજ જરામ દિલગીર થઈ ગયા, એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો, મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે, એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પહેલું તો ઓછું વધતું થયું, ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા, આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડાક ખાઈએ એટલે ભરાઈ જાય સુધી, હાય ડાળિયા થઈ જતું હશે એમને, એટલે એ હાય દાડે એટલે એ દ્રષ્ટિકોણ થી થોડા ડાળિયા ખાતા હશે, પાણી પીતા એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે એટલે. પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે, પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નથી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી.
એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે. 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે અને આપણે બધાને ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારશું અને આપણને અક્ષરધામને મૂર્તિના બધા ભવ્ય દર્શન થશે. પણ જે જમીન ઉપર આપણે પગ મૂકશું એ જમીનની મુખ્ય સેવા એ જીસી પટેલ એ અમેરિકા છે એમણે કરેલી છે. એને સિંગલ બિગ ચેક બહુ જ મોટી સેવા એમણે કરેલી છે. કદાચ બીએપીએસના ઇતિહાસમાં એ મોટામાં મોટો ચેક અર્પણ સ્વામીને થયેલો હશે એવી જબરદસ્ત સેવા એમણે જીસી પટેલે કરી છે. એટલે મૂળ તો એ લોહી જ ભૂદરભાઈનું, ભૂદરભાઈનું લોહી હોય એટલે પાછું પડે નહીં. નગાસરના ભૂદરભાઈના દીકરાના દીકરા થાય ઘનશ્યામભાઈ. અને જે ભૂદરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ત્યાં એમના ઘરે ગયેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી, જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા લાવ પૈસા, ત્યાં જઈને આમ પધરામણી કરે, પૂજન કરે, ગોળ ગોળ વાતો કરે, કલાક બેસે, બે દિવસ રોકાય, પછી ધીમેથી સેવાની વાત કરે, એવું નહીં પંપાડી સીધું મોઢે જ કહી દેવાનું કે લાય પૈસા કેટલા જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજને ત્યાં ગયેલા અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માંગ્યા હતા અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા. પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઉભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ લઈ જઈએ પણ આખું વર્ષ આપણે શું ખાશું. ભૂદરભાઈ કે તારામાં બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસ્યાણીને પટારાને વળગી રહ્યા અને એ તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે હા એમના ઘરે. આ વખતે અમે ત્યાં એમને ત્યાં પધરામણી કરી. જીસી પટેલની એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે, એ કમ્યુનિકેશન્સ કંપનીની એમની ઓફિસમાં અમે પધરામણી કરી અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે એ થાંભલો હજી ત્યાં ગામડે એક ઘરમાં છે. અને એમના પત્નીને બાંધીને એક કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. પણ એ તો આમ બોલતા હોય ને કે ધનથી આપવા આમ તેમ, શાસ્ત્રી મહારાજના આગલા ઓરડામાં આ બધી વાતો સંભળાય પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સાંઈ કે શું, એટલે ભૂદરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમે તમારે નીકળો કહે છે. સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ કે છે. સ્વામી એ તો આવું તો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવે 5-10 મિનિટ પછી આપણે થોડે કે સ્વામી ચલો ઉપડો કે છે, એવું થોડે કહીએ આપણે. ભૂદરભાઈ કે ભાઈ આપણે ચાલો કે છે. સ્વામી કેમ કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડેથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને જંટવીને લઈ જશે કે એવી છે કે તમારો ઉપવાસ પડશે ને કે તમે ચાલો કે છે એમ કંઈ શાસ્ત્રીમાં ઊભા કરેલા. પણ એ ભૂદરભાઈનું લોહી એ સીધું જ આ લોહી કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ. અને જબરદસ્ત એમણે આ સેવા કરેલી ને તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા અને ખૂબ જબરદસ્ત એમની આ સેવા સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાણાં છડી બાંધેલી, એ પ્રસંગ પૂરો થયો અને પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો પછી બધા મહેમાનો અને બધા જમ્યા, જમીન બધા છૂટા પડ્યા અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે. ત્યારે બ્રહ્મવિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઊભેલા જોયા. એટલે બ્રહ્મવિહારી સ્વામી એકદમ નજર પડી એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી જીસી. એટલે એકદમ એમને એમ જોયું કે કોણે બૂમ પાડી. એટલે ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઊંચો કર્યો, અહીંયા અખામિયાર કામિયાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા, વાર યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ. એટલે જીસી કે કાંઈ જ નહીં કે, આ તો ખાલી આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે તમારી પાસે વાહન નથી કે. એ કે ના ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હોય તો ત્યાં મોટીને સારી હોટલ એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે એક નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ જ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે કે. એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને કે. કે ના ના સ્વામી, હવે એમાં શું કહેવાનું કે, આ તો મેં આમ આપ જમ્યા કર્યા, થોડું ચાલે એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું, આમ ઊભા છીએ કે હમણાં ટેક્સી મળશે એટલે જશું કે. અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને, ક્યાં ઓફિસે જવું છે ને, ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે કે, હોટલ પર જ જવું છે 5-15 મિનિટ આગું પાછું એમ.
બ્રહ્મવ્યાસ સાહેબ કેમ કરો, તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારે જશું. કે ના ના સ્વામી, ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન, કે તમે શું કામ તકલીફ લો છો, કે હું પહોંચી દઈશ. કે અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે, કે હમણાં જ જસ્ટ અ ફ્યુ આવર્સ બેક, કે થોડાક કલાકો પહેલાં, કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ, એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું, અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમના ચહેરા ઉપર, એમની બોલીમાં એટલે કે શબ્દમાં, કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો, સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે, એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા, કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય. તો આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો, એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા, કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા લેતા હોય, એવા એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા, કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય, ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ, અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે, પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલ ચૂક થઈ ગયેલો, તો 6 પેઢી સુધી ચાલ્યું, 250થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે. પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય, પણ આવા હરિભક્ત ભલે ખ્યાલ ચૂક તો થઈ ગયો, એ તો કદાચ કોઈનાથી પણ થાય, પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય, કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ, અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે, કદાચ ખ્યાલ ચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ, પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય, અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા, કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા, અને આમ આખો જૂન મહિનો ફિટ, June 1 થી June 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા, અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા એક લગભગ 10મી કે 12મી આ તારીખની આજુબાજુ. અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદ ચાલુ હતા, અને એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા, એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા, અમે બધા તે વખતે પાર્ષદમાં હતા, અને નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા, સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણમુનિ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વના આપતા અને બેસાડવા ગયા, તો ઊભા જ રહ્યા. નારાયણમુનિ સ્વામીનો હાથ છોડી દીધો કે ના ના સ્વામી, અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી એમ માઇક બંધ કર્યું જાતે આવી રીતે, સ્વામી કે શું થયું એમ કહીને આમ નજીક બોલાવ્યા, પણ આખી સભા એકદમ આમ સામ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ, અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાગજી કા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું, અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે, પણ પોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે, એમ કરીને એમણે માઇક હાથમાં લીધું. અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં, કે લગભગ 62-65 સાલ હશે, તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા, અને આવી જ રીતે સભા થયેલી. અને તે વખતે સભામાં હું બેઠેલો, પ્રમુખ સ્વામી મહારાજ બાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બાર કોઠારમાં કોઈ હરિભક્તને મળતા હશે, ત્યાંથી અંદર આવ્યા. 64-65 સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી, એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો બહાર આવો, એમ કે પોતે ચાલતા હતા અને યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં

0: આટલા પૈસા છે, એટલે એમ મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારે આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું, આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે, હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખતે એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો? એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું. આવું મેં મોઢા મોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી સ્વાંધો વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગીમાના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ અને સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહેતો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા અને થોડી મિનિટોમાં યોગીમાંના આશીર્વાદ પૂરા કર્યા અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામ માટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાક એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલ્યા અને આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી ને સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી ને સેવા. ત્યારે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડી મેં યોગી મહારાજને કીધું, સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો, જાઓ ગુરુ જાઓ પહેલા અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું કે સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું, નાજી કાકા, પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા, એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હો સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો હું, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93 સાલમાં, સ્વામી કે તમારે ક્યાં હવે આ બધી, તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગી મહારાજ તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે, જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો આમ સ્વામીની બાજુ ઉભા રહી કે ના ના સ્વામી, બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, કરોડો રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાસનો પેલો દૂધનો દાજેલો આમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ ફૂકી ફૂકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નારાયણમુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા. એક હાથમાં નાગજી કાકા માઇક પકડી રાખેલું, સ્વામી એમને આમ નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા 2 ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવોય નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા સંત આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે માટે તારું પણ કલ્યાણ થઈ ગયું. તને પ્રતીતિ નથી આવતી બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારીવશ જ્યારે મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા, બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છે, સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા, ઈ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા અને ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવો જીવલેણ રોગ, તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પરદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇનડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથ બેડ ઉપર હતા પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો, અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે એ પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું, દેહ તો ગમે તે રીતે પડે હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું, એ પણ એમને જ મોકલેલું છે, તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો તો શું કંઈ નથી શોભ્યું એમનું, આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય, પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો આ પત્ર આપણે અક્ષરશ છાપેલો છે, એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી, આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા, પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું, આમ જોયું તો કે આમ ઓહો કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નર નારાયણ દેવ. બોલો શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમે ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિક આશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય. એટલે તમે આવ્યા, દર્શન દીધા એ તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મોરલી હતી ને મુકટ હતું ને પીછું બધું એ ઓળખી તો ગયા કે ઓહો શ્રી કૃષ્ણદેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો. શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયો છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈસ્તે સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તમ દર્શન આપીને અંતર્ધાન થઈ એટલે અદ્રશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા લક્ષ્મીદાસ. ઓહો મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મારા તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં. આ લોકની ઈચ્છા આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો મહારાજ. કે ચાલો ભક્ત ત્યારે. પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ અને અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા અને પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા, આવું પૂછતા હતા મને અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે ત્યારે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું. કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જઉં, એમને ના જાઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય? આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરીપણાની સમજણ કેળવવી એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરીપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા હતા, એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ! એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાલાને વધારે ચિંતા હોય. બે માણસ કરતા, પતિ પત્ની કરતા સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા હમણાં છોકરા થશે, તારે હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં એમ નહીં તો નથી તો, પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યા, ઘર મંદિરમાં મૂકેલા કાઢીને બહાર સીધી, એ બિચારા એમ દિવાલ ઉપર લટકાયેલી. પણ ખરેખરા ભક્તરાજ, હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું, અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્યો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કારણ કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને. પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્યો, એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અને પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે, ભૂત જેવો જ આપે, એ કંઈ થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈશદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ એની સાથે તમે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કર, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે કે કેફથી. એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે કે, અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે, મને તો થાય તો હું કહીશ જ પણ કદાચ મારી પાસે જ નહીં આવે કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે, પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે, કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા હજાર ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કર લેવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફ થયો. હવે આ એકલા જ એક બાજુ, સામે આ બધા જ, એના પત્ની, એમના માતૃશ્રી, એમના પપ્પા, બધા ત્રણે એક બાજુ, પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો આટલું બધું દુઃખ પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે, મંડળ સંચાલક પોતે અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી, એમણે સંતોને વાત કરી, સંતો એમને પૂછ્યું કે આવું છે, એક તો કે સ્વામી ચાલ્યા કરે હવે ભગવાનની ઈચ્છા કે, અને માથે વાળ એટલું દેવું, બધી તરફથી માણસને ત્રાસ, કોઈ પણ માણસ થાકી જાય, હા કોઈ પણ માણસ હારી જાય, જ્યારે બે ત્રણ ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે. નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને, આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે ને આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું, તો એ હારી ગયેલો. એમ બે ત્રણ ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે, પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઉભા રહેલા. સંતો કીધું કે તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે અને એનાથી આગળ મૂકનાર જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્ત ગણિત પગમાં દુખતો હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો ને અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આપણે તો સંતો જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે, આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ, એટલે આ હરિભક્તો સ્વામી આ બાયપાસ કરવાનું, છાતી ઉપર હાથ ફેરવો ને, તમે અત્યારે બાયપાસ થયું તો પાસે તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પર ધારો કે હાથ ફેરવ્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળુ છે, છાતી ઉપર હાથ ફેરવાના, મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય, તો લાખો લોકોનું બાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે, થતા જ હોય છે સારા, અને જીવતા જ હોય છે, બીજા 25 વર્ષ કાઢ નાખે છે, એટલે કાંઈ એવા ગુરુવારીને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરવાનું, સ્વામી કે મૂંઝાવાને જો મેં કરાવ્યું છે, એમ કે છાતી પોડી કરી નાખી અને કાપો દેખાડજો, સ્વામી કે જો મેં કરાવ્યું છે, એમાં કંઈ ના થાય કે, પેલો તો બીજા ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ, આવા ભક્તો પણ સત્સંગમાં છે કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંત ના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા, સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્ય કરે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળીને સ્વામી કેને બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી, અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો. એ કે ના ના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવાનું નહીં, સ્વામી આવું થયું ને આવું થયું એ કરતું નહીં. આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું ને આમ થયું ને આમ થયું. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા, અને આખો પ્રસંગ પત્યો. અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, આમ ગાતરિયાથી આંખ લૂછવી પડીને એટલા બધા આવી ગયા. સ્વામી ક્યાંય આમ વિવેક સાગર સ્વામીની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ કે. આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું. એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું કે જાઓ, મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, દેવું પણ બધું પૂરું થઈ જશે અને ભૂતને દેવી દેવતા જે આવતા હશે ઘરમાંથી બધા ભાગી જશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં ઝળઝળી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી. એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે. સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્યકર છે. એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા. એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો. ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યા પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રી હરિ વાત કરતા કહું, સરદારમાં શ્રી હરિ વાત કરતા કહું, હું સદાય ભક્તને આધીન છું, હું સદાય ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાંથી કરોડ ગણી પ્રીતિ કરું છું. આપણે કાલાવાલા કરીએ છીએ પણ મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે. હવે આ પ્રીતિ જેવી તેવી નથી, ઓલા છોકરા છોકરી ભેગા થઈને પ્રીતિ કરે એ પ્રીતિ નથી, એ તો દૈહિક છે. અને ક્યાંય આજે લગ્ન કરે કાલે છૂટો હેળે, આ પ્રીતિ કહેવાય? જો ભગવાનની પ્રીતિ કેવી છે. અને ભગવાન સર્વોપરી ભગવાન, એમની પ્રીતિ જેવી તેવી ના હોય. એટલે મહારાજે કહું, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે આ લોકોનો તો એક જરાક પ્રીતિ હોય તો નાચી ઉઠે, છોકરા છોકરી નાચ ગાન કરે, એટલે અને પછી સાંજે ધડાકો થઈ જાય. અને શ્રીજી મહારાજની પ્રીતિ, એક તો ભગવાન છે સર્વોપરી ભગવાન, એમની ખાલી પ્રીતિ કહે ને, કરો ઘણી પ્રીતિ ને ખાલી પ્રીતિ કહે તો એ કેટલું આવી જાય અંદર. તો જો આપણે આ કરવા જેવું છે, બીજા કોઈની પ્રીતિ તમારા વિશે હોય ભલે હોય, પણ તમારે ભગવાન વિશે જ પ્રીતિ કરવાની. કેટલું ફળ છે, કેટલું ફળ છે છે તે વાત કરોડ ગણી પ્રીતિ, અને ભગવાનની પ્રીતિ હલે હલે ચલે નહીં,

ભગવાનનું દાસ્ય એ આ રીતે કરવાને. બીજું કોઈ મંત્ર જંત્ર તંત્ર કંઈ કામમાં નહીં આવે. આ એક જ આપણા માટે સત્સંગી, બીજા તો જે હોય તે ચાલતો, પણ આપણે સત્સંગી છીએ. અને આવી ડીલ લેવા જેવી છે કે નહીં? બીજા બધા માર્યા ફરે, તમે બધા વેપારી છો ઘણા બધા, અને આમાં તો સમજણ પડે, એટલે આ રીતે આપણે કરવું. જે સ્વામી યોગી આપણે કહ્યું કે આજે અમે બોલીએ કાલે ફરી ના જઈએ, એવું ના કહે. આપણે આ કરવું છે, આ માર્ગે જવું જ છે. ભગવાન કરોડ ગણી પ્રીતિ કરે છે, એ ગજબની વાત છે. આજે સમજાય ને, આટલું સમજાય, બીજી કાંઈ જરૂર ના પડે. મોક્ષ થઈ ગયો તમારે, એટલી બધી જોરદાર વાત છે. હું સદા ભક્તને આધીન છું. જે મારે છે પ્રીતિ કરે છે, તમે કરોડ ગણી પ્રીતિ કરો છો. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. અને જે આ ખરેખર જો મહારાજમાં વિશ્વાસ હોય તો શ્રીજીમાં સાચા બોલા છે. ભગવાન પછી સાચા બોલા મનાય તો આ કેટલી મોટી વાત કહેવાય, કેટલી મોટી વાત. કરોડ ગણી પ્રીતિ આ લોકમાં કોઈ સગાવાલા ગમે હોય તો કરોડ ગણી પ્રીતિ, બે બમણું પ્રીતિ હોય, ત્રણ ગણી પ્રીતિ, પણ કરોડ ગણી પ્રીતિ અને ભગવાનની પ્રીતિ, શુદ્ધ શુદ્ધ ભાવ, એમાં કોઈ ગાલમેલ નહીં, એકદમ પ્યોર, એમાં મુખમાંથી નીકળ્યું એ રીતે પ્રીતિ થાય છે. એટલે આપણે આ બધું આ સોદો કરવા જેવો છે ખરેખર. આ સોદો ના કરીએ તો આપણે કાંઈ કર્યું નથી. આ જન્મ લઈને બધું બધું ખાય પી એ આ પ્રીતિ કરવા જેવી છે ખરેખર. ઘટપુરમાં શ્રી કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. આમાંય દેખાય, થોડોક બુદ્ધિશાળી હોય, જરાક બુદ્ધિ હોય, દેખ ચોખ્ખું દેખાય કે ઓલા બધા વિષય માટે જ બધા પ્રયત્નો હોય વિષય, અને આત્મા માટે, આત્મા માટે પ્રીતિ જે કંઈ કરે આત્મા માટે જ કરે છે, તો ચોખ્ખું દેખાય છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. મહારાજ કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જે સારા સારાની પાછળ આપણે ચાલીએ તો ભલું થાય, અને સારા ના હોય અને જગતની વાતમાં રસ ધરાવતો હોય એની પાછળ ચાલીએ તો એવા જ થઈ ગયા આપણે. તો મહારાજ કહે કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જો શ્રીજી મહારાજ આઉટ રાઈટ કહે છે મોક્ષને માર્ગે જાય, અને તમે પણ અમારી પાછળ પાછળ ચાલ્યા આવો. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે, જો એમને કંઈ કામ ના આવે મોક્ષ માર્ગે ચાલીએ, પણ નીતિ નિયમ જોઈએ આપણે. એમને પીધી કહે એ ટકે નહીં, ક્યાંય ઉડી જાય અને આપણે ઉડી જઈએ. પણ નીતિ નિયમમાં રહીને મોક્ષે માર્ગે ચાલે એનું કામ છે. અને આ નીતિ નિયમ આપણે સાધારણ છે. આજે સત્સંગની વાત સમજાવી હોય તો એને સામાન્ય લાગે નીતિ નિયમ, કાંઈ જરૂર ના પડે બધી લપ્પન છપ્પન કર. સીધે સીધી એ મહારાજે આપેલા નિયમ છે એમાં વર્તીએ.

0: જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ. કરોડ ઘણી પીતી એમને નથી થતી. આ નીતિ નિયમમાં રહીને તમે ચાલ્યા જાઓ તો મારે કે કરોડ ઘણી પીતી સામે આપે છે. એટલે આ આપણે કરવા જેવી છે, આ ડીલ, આ સોદો કરવા જેવો છે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ મેળ્યું મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે, ઇત્યાદિ મનુષ્ય દેહને ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. જો આ ખાવ સારું સારું ખાવાનું મળે એ બધું વિમુખને મળે છે, એમાં કંઈ નવી નથી. એટલે પણ સારાનો સંગ અને સ્વભાવ ટળે એ મનુષ્ય દેહનું ફળ છે. સારાનો સંગ આપણને મળ્યું છે પણ બીજાને તો મહા દુર્લભ છે સારાનો સંગ. અને સારાનો સંગ અહીં સ્વામી કહે છે, મહારાજ સ્વામીનું મૂર્તિમાં જોડાયેલ હોય એ સારાનો સંગ. અને એને લીધે બધા જે કોઈ એમની નિષ્ઠા ધરાવે એ બધા સારાનો સંગ કહેવાય, બાકી બીજું નહીં. બીજું તો ગમે એટલું હોય, સારું દેખાય, ભવ્ય દેખાય, પણ એ સારું ન કહેવાય. મારા સ્વામીનો સંબંધવાળા હોય બધા એ સારાનો સંગ કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી, એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું કરવું. એક કંટાળી જવાય, એટલે મહારાજે ફરતું કરવું. પણ કરવું તો ખરું, ભગવાન સંબંધિત બધું કરવું. ફરતું એટલે જઈને પછી આપણા સ્વભાવ પ્રમાણે બધી ક્રિયા કરી એવું નહીં. ફરતું કરવું એટલે કે ભગવાન સંબંધી જ બધું થાય. એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું કરવું તે શું છે? કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ રટન કરવું, એ આદિકમાં થાક લાગે તો બીજું કરવું. નિકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. એટલે ભગવાન સંબંધી જ બધી વાત કરી કે ફરતું કરું એટલે આજ કસાળતા સાંભળવી, પછી એમાં વાંચવું, પછી ધ્યાન કરવું, નામ રટન કરવું, એ આદિકમાં થાક લાગે તો બીજું કરવું. એ આદિક થાકે એટલે બીજું બધું દેહની ક્રિયાની એ તો બધું સહેજ થાય છે જ, એને લેવા દેવા નથી. પણ ફરતું કરવું એટલે ભગવાન સંબંધી જ મનમાં રહેવું જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, સંતનો મહિમા કયો છે? આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શન ફળ થાય છે. ભગવાન પૂર્ણ પુરુષમ નારાયણ પરથી પર અને તોલે કોઈ ના આવે, પણ સાધુના દર્શન કરેથી આ ભગવાનના દર્શન થાય એવું ફળ મળે છે. આપણે અક્ષરથી પર થઈ શકતા નથી. અક્ષર ગમે એટલું કરો પણ તો મહારાજની વાત તો ક્યાં રહી. પણ સાધુના દર્શન કરે એટલે ભગવાનના દર્શન તુલ્ય ગણાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સંતનો મહિમા કહેવો છે. આવા સાધુના દર્શન કરે, ભગવાનના દર્શન ફળ થાય છે, ને તેની સેવા કરે, ભગવાનની સેવા કરે એનું ફળ થાય છે. તેની સેવા કરે બધું, એટલે ભગવાન સંત એક છે. એટલે એક મેક છે, એટલે ભગવાનના દર્શન, સાધુના દર્શન કરે તો ભગવાનના દર્શન થાય, ભગવાનની સેવા થાય, ભગવાન બધું જ થાય. એટલે ભગવાન તુલ્ય છે. મુક્તાન સ્વામી કહ્યું કે ભગવાન હરી સમજાણું સંતને. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ને આપણે તો સેવા, આપણે સેવા, આપણે તેવા સાથે હિત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. આપણે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજનો સંગ થયો એટલે આપણા તો પુણ્યનો પાર ન કહેવાય. પણ ઢગલાબંધ પુણ્ય થાય એટલે એની ગણતરી ના થાય. આપણે તો પુણ્યનો પાર જ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાળવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું છે, એ સર્વે દેહનો વ્યવહાર છે, તે કરવું જોઈએ. પણ કરવાનું તો બીજું છે, આ તો બધું કરવાનું છે. બધી ક્રિયાઓ થાય, બધું કરવું જ પડે, એના વિના છૂટકો નહીં. એટલે મંદિરમાં સાફસફાઈ ના કરે કોઈ, આપણે બધા ભગવાનમાં જોડાઈને સાફ એ રીતે બધું કરવું પડે. પણ મહારાજે કહ્યું, યોગી અરે ગુણાતીયાન સ્વામી કહ્યું કે કરવા તો બીજું જ છે, આ ભલે બધું કરવું પડે, કરવાનું જ છે, પણ કરવાનું જુદું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવાય એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવું છે તે કરવું. આ બધું કરવાનું છે. શું કહ્યું? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી અને ઉપાસનાને જ્ઞાન શીખવું. ઉપાસના જ્ઞાન શીખવું, એમાં બધું આવી ગયું. ઉપાસનાને જ્ઞાન શીખવાનું, સત્સંગ કુસંગ ઓળખવો, એ ખાસ, એ આપણે ખાસ જે મારી વાત કરે, હિંમત રહી વાત કરે અને એનો સંગ કરવો જ નહીં, એ તમને ક્યાંય ને ક્યાંય લઈ જાય. પણ આપણે ગમ પડતી નથી, ગમે એનો સંગ કરીએ, મારી વાત કરે, મળની વાત કરે, બધાનો સંગ કરીએ અને બધું જીવન બગડે છે. ત્યાં ખાસ ઓળખવાનું છે. સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો. સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો. સત્સંગથી બહાર પડે એ તો કમ ભાગ્ય કહેવાય. સત્સંગમાં અંદર રહેવાનું, એટલે સત્સંગમાં સત્સંગ પાવ દ્રઢ કરવો. સત્સંગમાં રહેવાય એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર થાય છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. જે કરવાનું છે એમાં અટકે છે. એ દેહભાવ છે અને આપણે પૂર્વે અનંત જન્મથી આ ટેવ પાડી છે એટલે સહેજે દેહભાવમાં રાચીએ છીએ. અને મનુષ્યને જે જે કરવાનું કહીએ તે કરવાનું સૌ તૈયાર છે, પણ જે કરણ છે તે કહીએ તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, જ્ઞાન વિના સર્વે કાચું છે. એટલે જ્ઞાન એટલે એવી સમજણ કરવી કે આ બધા સત્સંગમાં રહેવાય અને આ સત્સંગ પાયો ધડો થાય, અને સત્સંગ સિવાય કોઈ બીજી વાત નથી એવો પાયો ધડક કરવાનો, એ જ્ઞાન છે. જ્ઞાન આપણે બકી જઈએ એ જ્ઞાન ના કહેવાય, બધું પોથીમાં ના રીંગણા એ જ્ઞાન નહીં. જ્ઞાન તો તમને સત્સંગમાં રાખે, સત્સંગમાં અચળ પાયો ધડક કરાવે, એ જ જ્ઞાન છે. બીજું બધું જ્ઞાન છે એ અજ્ઞાન છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. જો મારે અંતરમાં ખોટા ઘાટ થાય તે જ્ઞાનની કસર છે. જ્ઞાન છે પણ કસર કઈ, એટલે આપણે ખોટા ઘાટ થાય એ જાણી લેવું કે આ જ્ઞાનની કસર છે, અને દ્રઢ કરવું જ્ઞાન. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે, અને કયા સાધુ પાસે ઉઠક બેઠક છે, એમ તપાસ કરવાનું કહેતા. મહારાજે ઘણો બધો ખટકો રાખતા, અને કયા સાધુ સાથે ઉઠ બેસશે એ મારા ધ્યાન રાખતા, કેમ કે એમાં બધું બગડે, આખું જીવન બગડે. જો આ બે જૂનાગઢ ગયા અને પછી તે એક બંનેને દર્શન કરવાના હતા ગુણાતન સ્વામીને, પણ એ કંઈ એને રસ પાયું આ પાયું, અને પછી કે આ દૂધ દેખ આ દૂરથી દર્શન કર્યા, આ જો આ સ્વામી છે, પણ પાસે ના જવા દીધા. અને બીજા તો સડસડાટ સ્વામી પાસે ગયા અને સ્વામીના દર્શન કર્યા. સ્વામીએ પૂછ્યું કે આ તો બે જણા આવ્યા હતા, બીજો ક્યાં છે? તો કે એ તો સરભરામાં પડી ગયા છે. તો કે ગયો ગયો ગયો ત્રણ વાર, કે જો આટલામાં જ ઠેઠ ક્યાં સુધી આવ્યા, પણ આટલામાં અટકી ગયા. એટલે આ બધે ધ્યાન રાખવાનું, બહુ ધ્યાન રાખવાનું, ઉઠક બેઠક કોની સાથે છે એ તો ધ્યાન ના રાખે તો જીવન બગડે. આખું સત્સંગ આપણે સત્સંગને દોષ દઈએ એ ના ચાલે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, બકરા ગાયું ભેંસુને ઊંઠ એ સરે વાળામાં રહે, પણ વાઘ હોય તે વાળામાં પુરાય નહીં. ત્યાં મોક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં, એમ મહારાજ કહેતા. જો શાસ્ત્રીમાં આખું જીવન જોઈએ તો બાળપણથી જ કોઈમાં બંધાયા નહીં, અને મોટા મોટા ધુરંધર વ્યારેલાલજી મહારાજમાં બંધાયા નહીં, કોઠારીમાં બંધ ગુરદાસ કોઠારી હતા એમાં બંધાયા નહીં. બધું જાણે ખરા, બધાને આદર આપે નમસ્કાર કરે બધું વાંચે છે, પણ બંધાયા નહીં કોઈમાં. બંધાયા તે પ્રાગજી ભગતમાં બંધાયા, ત્યાં ગાળું એમને અટક્યું. બીજે બધેથી છૂટી છૂટી દોર, અને પછી બંધાયા પ્રાગજી ભગતમાં બંધાયા. અને પ્રાગજી ભગત તે વખતે તો કોઈ વેલ્યુ નહીં, એ તે દરજી કહેવાય, અને આ સ્વામી તો પાટીદાર ઊંચકુળના. અને આમ જોવા જઈએ તો કોઈ રીતે અને બધા કરતા હતા જ, હળદૂત કરતા હતા પ્રાગજી ભગત, પણ તે શાસ્ત્રી મહારાજ એમાં બંધાયા. જે કોઈ રીતે બંધાય નહીં, બધાથી તિરસ્કૃત થાય, જેનું અપમાન થતું હોય એની સાથે કોઈ ઊભા રહે, પણ શાસ્ત્રીમાં ઊભા રહ્યા અને એ ઓળખી ગયા. પ્રાગજી ભગતે ખરેખર ઓળખી ગયા એટલે એમાં બંધાયા. અને બીજા બધા તો દ્રોહ કરતા હતા, આડું અવળું બોલતા હતા, પણ બકરા ગાયો ભેંસોને ઉઠે સરે વાળામાં રહે, પણ વાઘ હોય તે વાળામાં પુરાય નહીં. તેમ મુમુક્ષ હોય તે કોઈ મતમાં કે વિષયમાં બંધાઈ રહે નહીં એમ મહારાજ કહેતા. અને મહારાજ બિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ તે જે મોટા સંતનો સમાગમ નથી કરતા તેને શું વધુ બુદ્ધિવાળા સમજમાં. જે આપણે સમાગમ, સમાગમ એટલે ગમાગમની સાથે બેઠા એટલે સમાગમ ના કહેવાય, વાતો સમરવી જીવમાં ઉતારવી એ સમાગમ કહેવાય. માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ લે. મોક્ષના કામમાં આવે એટલી જ બુદ્ધિ, બાકી બીજી બધી બુદ્ધિ બધી બુદ્ધિ કુબુદ્ધિ કહેવાય. સ્વામી કે ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા. માટે બુદ્ધિ તો એટલી જ જે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે એટલી જ બુદ્ધિ. તો આ મોક્ષના કામમાં આવે, મોટા પુરુષ પાસે શીખે પણ મોક્ષના કામમાં ના આવે તે પણ મોટા પુરુષ એ મોક્ષને માર્ગે જ લઈ જાય. એટલે ગમે એમ તેમ મોક્ષ મોટા પુરુષ સાથે ખાલી સાથે સંગ કરે તો એ મોક્ષને માર્ગે તમને ચડાવી દે. તે માર્ગ કરતા જે નાથ ભક્ત બુદ્ધિવાળા ને દિવાનજી મૂર્ખ છે. મહારાજ સ્વામી સીધી વાત કરી, નાથ ભગત બુદ્ધિવાળા અને દિવાનજી આખા ત્રણ સ્ટેટના રાજ કરતા, ત્રણ સ્ટેટ સિંધિયા ગાયકર હોલકર, પણ તો મહારાજે એની બુદ્ધિવાળા નથી એવું કહી દીધું. દિવાનજી મૂર્ખ છે, બુદ્ધિવાળો નહીં, બુદ્ધિવાળો પણ મૂર્ખ. આવો એમાં ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે પર સુરતના કાળા દસ્તાન દીધી, વિચારવા જેવું જ નથી એ વાત છે. એટલું બધું ગંદુ બગાડે એટલે મારે કે વ્યવહાર તો તાજખાના જેવો છે, એ સુધરેલું છે તો બગડેલું જ છે, એમાં કાંઈ સુધારવાનું નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 14 લોકનું બ્રહ માંડ છે, એક એકથી અધિક વિષય ત્યાં છે. એમ પ્રકૃતિ પુરુષના લોક સુધી વિષયનું સામ્રાજ્ય છે. એ બધા વિષયોનું બધા વિષયોનું ઝેર સમાન છે. એ બધા વિષયોને ઝેર સમાન જાણે ને તેનો ત્યાગ કરે, જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે. આ તો અનુભવ છે આપણા બધા. એક વિષય બાજુ મન દોડે, ભગવાનને વિષય બે હોય તો એ વિષયમાં મન દોડે. જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે, પણ વિષયને સાચે સાચા શત્રુ જાણી તેનો ત્યાગ કરે
1: ને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા બધામને પામે છે. સાચું વિષય તો છે, એની ના નથી, પણ એમાંથી વૃત્તિ ખસેડીને ભગવાનમાં વૃત્તિ રાખે પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ, શત્રુ જાણીને ત્યાગ કરે, એમને ઉપર ઉપર થઈ નહીં તો પાછા વર્ગ આવે, પણ શત્રુ જાણીને, કોઈ આપણો શત્રુ હોય તો એને નામ સાંભળે અથવા કોઈક નામ દે તો એ ખાર ચડે છે, શું કરી નાખીએ. એ તો વિષયને શત્રુ જાણે એટલે કેટલો બધો તિરસ્કાર. ભગવાનના માર્ગમાં આવી રીતે વિષયને શત્રુ જાણી અને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે છે. ભગવાન આપણી વૃત્તિ વિષયમાં છે, બધા આનંદ આનંદ બ્રહ્માંડોના આનંદ જીવના બધાની વૃત્તિ વિશેષ વિષય ને ભગવાન બે વસ્તુ છે. તો ભગવાન વિષયને તજીને અને ભગવાનનો આશ્રય કરે તે ભગવાનના ધામને પામે છે. આશ્રય એટલે આપણે બધા સત્સંગી છીએ, આપણને વિષય છે પણ વિષય આપણને નડે નહીં, ભગવાનનો આશ્રય છે એટલે નડે નહીં, દખલ ના કરે. પણ વિષયથી ચેતતા રહેવું એ તો વાત, કે વિષય બાજુ વૃત્તિ જાય એટલે ભગવાનમાંથી વૃત્તિ ઓછી થાય. અને આપણે તો ભગવાનને પામવા છે અને વિષય ક્યાં વચ્ચે આવી ગયા, એટલે એને સતત ત્યાગ કરીને. પણ એ બહુ મોટી વાત છે, કુસ્તી જ છે ભગવાન અને વિષય, એ બેને જો બેલેન્સમાં રાખે તો કામ થાય, ભગવાનના ધામને પામે. પણ એ બેલેન્સ રહેતું નથી, વિષય બાજુ ખૂબ ખેંચાણ થાય છે. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકના દુઃખ ભોગ્યા છે. બહુ મોટી વાત છે, સામાન્ય નથી કે વિષયને ત્યાગી દઈએ. પણ ભગવાનનો આશ્રય હોય એ ગમે એમ કુસ્તી કરીને વિષયને દૂર કરીને ભગવાનનો આશ્રય ધડક કરતા જાય એમ ભગવાનના ધામને પામ્યો જાય. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે. વિષય વાસનાને લીધે જ આપણે જે અનંત જન્મ થયા છે એનું જ કારણ છે. જન્મ કારણ વિષય વાસના એ આપણને ખેંચી લાવે, પાછો ગ્રાઉન્ડ ઉપર લઈ આવે. તમે જ્ઞાનથી ભગવાનના આશ્રયથી ઉપર ચઢતા જતા હો પણ વિષય વાસના તમને ખેંચી લાવે નીચે. વિષય વાસનાને કારણે લક 84માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકમાં દુઃખ ભોગ્યા છે. આપણે તો મજા પડે, નરકના દુઃખ જેવું લાગતું જ નથી, એટલે એમાંથી છૂટાતું નથી. એ વાસનાને કારણે વારંવાર મનુષ્યને લક 84 તો જે ભગવાનનો આશ્રય ના કરે એને તો લક 84 માથે લખી જ છે, લક ચોરસી એને કેટલી મોટી સજા. આપણે 25 મીળા ચડાવીએ, એકડા પર 25 મીળા ચડાવીએ, એટલા વર્ષ જાય ત્યારે 1 લાખ 84 પૂરી થાય. હવે ત્યાં 1 વર્ષ કાઢવું કેટલું અઘરું પડે છે. અને એટલે 1 મીળું ચડાવીએ. ધારો કે તમારે કંઈ પ્રોપર્ટી છે, કંઈ છે, 1 મીળું ચડાવીએ તો 10 ગણું થાય. બીજું મીળું ચડાવીએ તો 100 ગણું થાય. ત્રીજું મીળું ચડાવીએ 1000 ગણું થાય. એટલે એક જરાક સ્લીપ મારે ને તો 1 મીળું ચડી જાય તો કેટલા 10 ગણું તમારે ભોગવવું પડે. તો મહારાજે કહ્યું કે લક વાસનાને કારણે લક્ષ્ય જે અનંતવાર જન્મ્યો છે અને નરકમાં નરકના દુઃખ ભોગ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. મહારાજને આ જ પ્રશ્ન છે કે તું મારી સાથે જોડાયો છે અને ક્યાં વિષયમાં ખેંચાયો છે. એટલે મહારાજને પણ કેટલું કષ્ટ વેઠું છે. જો આપણે ક્યાં નરકના કીડા જેવા અને ક્યાં ભગવાન પૂર્ણપુરુષમ નારાયણ આનંદ મુક્તો હાથ જોડીને રહ્યા છે ભગવાનની આગળ. અને એક એક મુક્ત તો કેટલું અનંત બ્રહ્માંડનું અનંત બ્રહ્માંડનું સંચાલન કરે છે. એક એક મુક્ત એવા અનંત મુક્તો છે એ બધા ભગવાનને હાથ જોડીને રહ્યા છે. તો ભગવાન કેવા, તો એવા ભગવાન આપણને મળ્યા છે, છતાંય આપણે બીજી બાજુ ખેંચાઈએ, વિષયમાં ખેંચાઈએ. એટલે મહારાજને એ દુઃખ છે કે તમે મારો આશરો કર્યો છે, છતાંય ક્યાં જાઓ છો, રવાડે ચડી ગયા છે. છતાંય નરકના દુઃખ ભોગ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે ત્યારે જમના બંધનથી તથા વિષયના બંધનથી છોડાવે છે. ભગવાન સંત મળ્યા એ આ બંધનથી છોડાવે છે. પણ તોય જો વિષય વાસના રહે તો જન્મ વારે વારે લેવું પડે. તો આ બધા દુઃખ જાણીને બીજો જન્મ લેવો છે, લેવો જ છે, લેવો જ છે. એને એ તો વિષયનું કામ કર્યા કરે. આપણે ભગવાનનો આશ્રય પડ્યા છે એટલે આપણને લાગે છે આપણે સેફ, સહી સલામત છે. પણ વિષય વર ગયા છે. મહારાજે કહ્યું મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો છે. સત્સંગી વાત બીજાની તો વાત જ નથી, એ તો ક્યાંય લક ચોરાસીમાં અનંતવાર ભટકે. પણ સત્સંગી થયા અને એમાં શ્રીજી મહારાજનો આશરો થયો, ભગવાન બહુ મોટી વાત. ભગવાનનો આશરો ક્યારે મળે જ નહીં આપણને, પણ એ મળ્યો છે. તો હવે એ મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી, આ મનુષ્ય દેહ પામીને અને આ બધું દુઃખ જાણ્યું છે તમે, પણ એમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો છે. પોતે પોતાના આત્માને હત્યા કરે. ટૂંકમાં
0: ચોરસિયા ફર્યા જ કરે. શ્વાન અને ભૂંડળાથી, શ્વાન અને ભૂંડળાની પેટે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વૈદ્ય છે, તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. કારણ સંત પોતે વિષયમાંથી છૂટેલા છે, તેથી તેમની વાત જીવને માન્યામાં આવે છે. આપણે તો કેટલા મોટા ભાગ્ય, ક્યાં શ્રીજી મહારાજ, ક્યાં પ્રમુખ સ્વામી, ક્યાં યોગી અપન શાસ્ત્રી મહારાજ, ક્યાં અને કેટલો અંતર પડે છે. પણ તોય એ મહારાજ આપણી વચ્ચે રહ્યા છે, વચ્ચે, અને આપણને સુખ આપવા માટે અને ધામને, પોતાના ધામને પમાડવા માટે રહ્યા છે. મનુષ્યદેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યા. શ્વાન અને ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. શ્વાન અને ભૂંડળા એ કેવા પ્રાણી છે, એની જેમ મને આપણે વિષયમાંથી, વિષયમાં લબ્ધાયા છે, વિષયમાં ખરડાય છે, એનામાંથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. શ્વાન ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહે, સાચા સંત ધન્વંતરી વૈદ્ય છે. ધન્વંતરી બધા વૈદોનો વૈદ્ય, અને એ સાચા સંત છે. એટલે એ આપણે વિષયમાંથી છોડાવે છે. વિષયરૂપી આપણને ઝેર ઝેર ચડ્યો છે, વિષયરૂપી વાસના છે, એ બધું અવરે માર્ગે આપણે ચલાવે છે. એ બધામાંથી નિવૃત્ત કરીને આપણને ભગવાન પોતાના ધામને પમાડે છે. સાચા સ્તન ધન્વંતરી વૈદ્ય છે, તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. આ જન્મનનો રોગ તો અસાધ્ય, કોઈ તો ટળે એમ નથી. ભગવાન શ્રીજી મહારાજ મળ્યા તો જ આ ટળે, બાકી ટળે જ નહીં. ચોરાસીથી છૂટવાનો કોઈ ઉપાય નથી. સાચા સંત ધન્વંતરી વૈદ્ય છે, તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. ગુણાધિકાર સ્વામી પણ કહ્યું, અમને તો એક જન્મનનો રોગ ટાળતા હોય, બીજું કંઈ આવડતું નથી. પંચવિષયની આસક્તિને લીધે જીવ લક ચોરાસી ભમે છે, ગર્ભવાસ ને જમપુરીનો દુઃખ પામે છે. તેને સુખ તો ક્યાંય મળતું નથી. સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે, એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કાંઈ ચિંતન થાય તેટલું તેનામાં કુસંગ ભર્યું જાણો. હવે ભગવાન મળ્યા, આપણે બધું ગમે એટલું બધું કરીએ વાંધો નથી. તમે જો પર્વતભાઈ ને ગુરુધનભાઈ દાદા ખાચર એ સંસારમાં જ હતા, બધું કરતા, ખેતી કરતા, અને તોય અનાશક્ત હતા, વિષયમાં જોડાયા નથી. એમનું જોડાણ તો ભગવાનમાં જ હતો. તો ભગવાનમાં એટલે આપણે પણ થઈ શકે જો પણ કરવું હોય તો, કરવું હોય તો થઈ શકે. તીસમાં એમાં વૃત્તિ પલટાય અને અંતર્વૃત્તિ થાય, બધું થઈ જાય. અને લાખ હજારો હરિભક્તો, એકાંતિક ભક્તો આ સુખ ભોગવ્યું છે, ભોગવી રહ્યા છે, તે ખોટો નથી. એટલે વૃત્તિમાં પાંચમાં વૃત્તિ ઉખેડીને ભગવાનમાં જોડાવા પ્રયત્ન કર્યા કરું. વિષયમાં જતું રહેશે તો ખેંચીને આપણે ભગવાનમાં જોડાવો, પ્રયત્ન કરો. એ બળભાગી છે, તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતન થાય છે તેટલો તેનામાં કુસંગ ભૈરવ જાણવો. એટલે આપણે ભગવાન સિવાય, ભગવાન સિવાય બીજી કોઈ વાત આવે અને એમાં આપણે ભરી ગયા એટલો કુસંગ જાણવો, સત્સંગ કરવો છે. જો સત્સંગની અવધિ ક્યાં સુધી, જ્યાં સુધી ભગવાનનો વૃત્તિ, ભગવાનનો ગાંઠ થયા જ કરે ત્યાં સુધી આપણે વર્ગેલું છે ત્યાં સુધી સત્સંગ કરવાનો છે. સત્સંગ અને મહારાજ કહ્યું ને કે એક તલ પણ બીજે ઈચ્છા વાસના રહે તો ભગવાન એ કુસંગ કહેવાય. તે કુસંગ આપણે કાઢવાનું છે. અને કુસંગ કાઢવા પહેલાં તો મનમાં રહેવું જોઈએ, મારે કુસંગ કાઢવો છે. આ બધા ભગવાન સિવાય બીજા બધા ઘાટ થાય છે એ કુસંગ છે, મારે એને કાઢવો જ છે એવું ઈચ્છા રહે, પછી આગળ વાત ચાલે. ઈચ્છા જ ના હોય તો પછી ક્યાં કેટલું છેટવું પડે ભગવાનને. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાંથી સત્સંગ કરવો છે, ને એ જ ખરો સત્સંગ છે. બે વસ્તુ છે, ભગવાન વિશે, વિષયમાંથી સંપૂર્ણ મન ઉઠી જાય, સંપૂર્ણ લેશ પણ રહે નહીં, અને ભગવાનમાં જોડાય એ કેટલો બળભાગી. એ દેવનો દેવ છે બધું, એમાં કાંઈ બાકી રહે નહીં. ઘુઘરારામાં શ્રી હરિ સંતોને કહ્યું કીર્તન ગાઓ, કારણ કે કથા વાર્તા કીર્તન જો મનમાં ધારે નહીં તો ત્રણેય એક સરખા જ છે. ધાર્યા વિના જીવને તે સમાસ્ત કરતા નહીં, ધારવું પડે. કોઈ પણ કાર્ય કરવું હોય ધાર્યું હોય તો થાય, પછી મન અડધું પડધું હોય એ કામ પૂરું ના થાય ને સારું ના થાય અને બરકત ના આવે. કોઈ પણ કાર્ય કરવું હોય, જો ભણવાનું ભણ ધાર્યું હોય મારે ભણવું જ છે પછી આગળ વાત જલ્દી થાય. એટલે ઈચ્છાશક્તિ પ્રગટ કરવી કે મારે ભણવું જ છે, મારે આ કાર્ય કરવું છે, તો એ તો બધું થશે, પણ ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠિન છે. તે ભગવાન એટલે મારે ભગવાનમાં મન રાખવું જ છે એવું પહેલાં ગાઢ ઘડે, રાખવું છે રાખવું છે રાખવું છે, પછી આગળ કામ થાય. દુઃખ માત્ર વિષયમાં રહ્યા છે, પણ વિષયમાં દુઃખ દેખાતા નથી, ને દુઃખ આવી પડે તો પણ વિષયનો કોઈ દોષ લેતું નથી. એવો જીવનો વિપરીત મોહ છે. નાક કાન શિર અને ધન ખોળાવે તો પણ જીવ વિષયના વખાણ કરે છે, પણ તેની ઈશક છોડતો નથી. એટલે આ બે વસ્તુ છે, ભગવાનમાં જોડાવા માટે વિષયનો સંપૂર્ણ ત્યાગ કરે, થોડુંક પણ હોય તો પાછું વર્ગે એ આવે. એટલે પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણીનું હોય તો પણ જેને જીવવાનો લોભ હોય તે તેમાં રહેવાની ઈચ્છા રાખે નહીં. તેમ આખા બ્રહ્માંડનું સુખ મળે તો પણ જેને જન્મરણનો ભય હોય તેનાથી સુખ માત્ર કોટી વીંછીના લંખ જેવો લાગે.

ટૂંકમાં વિષય સાથે સંપૂર્ણ વેર કરું. આપણે તમે હારો છો ફરો છો બધું કરે તે બીજા ભક્તો એકાંતિક ભક્તો પણ કરતા, પણ વિષયમાં મન પરવાય નહીં, ભગવાનમાં જ પરવાય. એવું હોય તો જો પાણીમાં આપણે તરતા હોઈએ તો એ તરી ગયો, પણ ડૂબવાનું હોય તો ઘણા ઉપાય કરે તો એ ડૂબે. એટલે જેમ વિષયમાં ડૂબેલા છે પણ તરી શકાય ભગવાનના જ્ઞાનથી, ભગવાનની સેવાથી, ભગવાન સંબંધી બધી ક્રિયા કરે ભગવાન તો એ તરી શકે છે. સહજાનંદ સ્વામી મહારાજ.

અવ્યાક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જો મઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરે શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયને કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ બંદો અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર

जय। प्रमुख स्वामी महाराज नी जय। उधर आओ। आ पारायण अंतर्गत अपने वचनामृत ना आधारे ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા, એ વિષયક વાતો આપણે સમજી રહ્યા છીએ. એમાં ગઈકાલ આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના આદર્શ માટે, આપણને સૌને પ્રેરણા આપવા માટે સાધક તરીકે પોતે જે ભૂમિકા ભજવી હતી, એવી જ એક ભૂમિકા આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ ભજવી છે. ત્યાર પછી આપણે એ પણ વાત સમજેલા કે શ્રીજી મહારાજ જેવા નિર્વિકારી અને નિર્વિષય હતા, એવા જ નિર્વિકારી અને નિર્વિષય આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. એ વાતો આપણે ગઈકાલે સમજેલા. વ્યક્તિત્વનું એક પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના હૃદયમાં જેવી એક વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ વિશાળ કલ્યાણ ભાવના એ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી છે કે અમે તો 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ અને એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. એટલી વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજની હતી. મહારાજે પોતે કારણીના 5મા વચનામૃતમાં વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે પોતાના જે પ્રેમી ભક્ત હોય તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને એ ભેડું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. એટલે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા એ ભગવાન અને સંતને પૃથ્વી પર પધાર્યાનો મુખ્ય હેતુ છે. પણ એ મુખ્ય હેતુને સર કરતા કરતા, એટલે કે એની સાથે સાથે પોતે ધર્મનું પણ સ્થાપન કરે છે. અને આ વાત પણ શ્રીજી મહારાજે કરી કે અસંખ્ય જીવનું પોતે કલ્યાણ પણ કરે છે. એટલે પૃથ્વી પર આવીને ભગવાન આવું મોટું કાર્ય કરે છે, એમ ભગવાનની આજ્ઞાથી સંત પણ પૃથ્વી પર પધારે છે, એ પણ આવું મોટું કાર્ય કરે છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા ધોરાજીમાં ભાદર નદીના કાંઠે પધાર્યા. મહારાજ પોતે માણકી ઘોડી ઉપર અસવાર હતા અને ઘોડી મહારાજે છેક નદીના કાંઠા સુધી લીધી. ભાદર તો બહુ પોળા પટવાળી નદી છે અને ચોમાસું હશે તે બંને કાંઠે વહેતી હતી. શ્રીજી મહારાજ આમ વહેતા નીર સામે આમ કરુણામય દ્રષ્ટિએ જોઈ રહ્યા. પોતે ઘોડા ઉપર જ બેઠેલા હતા. મુક્તાનંદ સ્વામી, અન્ય બીજા વડીલ સંતો, કાઠિયરી ભક્તો બધા આજુબાજુ બધા ઉભેલા અને બધાએ જોયું કે મહારાજ એકદમ કરુણામય દ્રષ્ટિએ ભાદર નદીના વહેતા નીર જોઈ રહ્યા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી. મહારાજ કે જેમ કોઈ આ લોકનો સાવકાર શેઠિયો હોય અને વહાણ લઈને પરદેશ કમાવા માટે જાય તો અહીંથી વહાણ ભરીને માલ લઈ જાય અને ત્યાં પછી એ બધો માલ વેપારીઓને આપે અને વળતું જહાજ પણ ભરેલું લઈને આવે. તે પહેલાં તો એ હીરા મોતી ઝવેરાતથી ભરવાનો પ્રયત્ન કરે, એમ કરતાં જગ્યા રહી એટલે સોનું રૂપું ચાંદી ભરે, એમ કરતાં જગ્યા રહી તો કિંમતી પથ્થર રહે, એમ કરતાં પણ જો જગ્યા રહી તો લોઢું લાકડું ભરે અને છેવટે જો એમ કરતાં પણ જગ્યા રહી તો પથરા લઈને પણ એકવાર આવે પણ જહાજ ખાલી લઈને પાછું જ આવે નહીં, કારણ કે આમે ફેરો તો થયો જ છે. આટલું દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ કે એમ અમે પણ આ સત્સંગરૂપી બહુ જ મોટું જહાજ લઈને પૃથ્વી ઉપર આવ્યા છે તો સૌ પ્રથમ તો આ ઉત્તમ મુમુક્ષુરૂપી માલ અમે ભરશું, એમ કરતાં જગ્યા વધશે એટલે મધ્યમ મુમુક્ષુરૂપી માલ ભરશું, એમ કરતાં પણ જો જગ્યા ખાલી રહેશે તો કનિષ્ઠ મુમુક્ષુરૂપી માલ ભરીને અક્ષરધામમાં લઈ જશું, પણ અમે જહાજ લઈને આવ્યા છે તે ખાલી પાછું નહીં લઈ જઈએ. એટલે વિશાળ કલ્યાણ ભાવના શ્રીજી મહારાજના હૃદયમાં છે. અને પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ ભાદર નદી ક્યાં સુધી વહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ નદી અરબી સમુદ્રને કચ્છની ખાડીએ મળે છે,
ત્યારે મહારાજ કે બસ મુક્તાનંદ સ્વામી, અમે પણ આજે સંકલ્પ કરીએ છીએ કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મારે એક જીવને નરકે જવા નથી દેવો. કેવો સંકલ્પ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે કર્યો છે કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કે હું એક જીવને નરકે નહીં જવા દઉં, આને આ જન્મે કાં તો એનું કલ્યાણ કરીશ, કાં તો બે જન્મે કરીને મારો સંતનો યોગ આપીને એને શુદ્ધ કરીશ, અને છેવટે બાકી ત્રણ જન્મે તો હું એને અક્ષરધામમાં લઈ જ જઈશ, પણ એક જીવને હું નરકે જવા નહીં દઉં. હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયો છું, તે મારું ઐશ્વર્ય સામર્થ્ય વાપરીને પણ હું જીવનું કલ્યાણ કરીશ. તો જો શ્રીજી મહારાજે આવો સંકલ્પ કર્યો કે કચ્છની ખાડીથી માંડીને ઉજ્જૈન સુધી મહારાજ કહે છે એક જીવને મારે નરકે નથી જવા દેવો, એટલે કે બધાનું કલ્યાણ કરવું છે. જો આવી એક વિશાળ કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજના અંતરમાં રહેલી છે, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે એમના અંતરમાં પણ આવી વિશાળ કલ્યાણ ભાવના છે. 1991 સાલમાં સ્વામી શ્રી મુંબઈ પધારેલા, સવારે પ્રાતઃ પૂજા પહેલાં ઠાકોરજીના દર્શન કરવા પધાર્યા, ઘનશ્યામ મહારાજના ખંડ સમક્ષ ઊભા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા, અને ત્યાં દર્શન કરી રહ્યા અને બાજુમાં જ સાધુરામભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈ એ ઊભા હતા, અને સંતોએ વાત કરી કે સ્વામી આ ઘનશ્યામભાઈ રશિયા જાય છે પોતાના ધંધા માટે, અને પહેલી જ વખત ત્યાં જાય છે, હવે એમને આશીર્વાદ આપો કે ધંધામાં સારી સફળતા રહે. એટલે સ્વામી એમને આશીર્વાદ આપ્યા, અને પછી પૂજારી સંતને કહ્યું કે આ ઠાકોરજી ઘનશ્યામ મહારાજે હાર પહેર્યો છે લાવો. એટલે પૂજારીએ ઘનશ્યામ મહારાજે બહુ સરસ બોરસલીનો હાર પહેરેલો એ સ્વામીશ્રીએ મંગાવડાવ્યો અને ઘનશ્યામભાઈને પહેરાવ્યો. પહેરાવીને પછી પાછા ફરી વખત ખૂબ આશીર્વાદ આપ્યા કે ધંધો પાણી ખૂબ સારા ચાલશે. પછી જેવા ઘનશ્યામભાઈ આમ નમેલા હતા અને ઊભા થયા, એટલે સ્વામીએ બંને હાથે હાર બે બાજુ પકડ્યો, એમની છાતી ઉપર હાથ અડાડ્યો, હાર અડાડ્યો, અને એમના આંખ અને મસ્તક ઉપર અડાડ્યો. ઘનશ્યામભાઈને એમ થયું કે હું તો ઘણો ધન્ય થઈ ગયો, સ્વામી કે એની સુગંધ કેવી આવે તમે જો. એમ કરીને જાતે જ પોતે એ બોરસલીનો હાર ઘનશ્યામભાઈએ પહેરી રાખેલો, એમાં એક બાજુથી પકડીને ઘનશ્યામભાઈના નાક પાસે લઈ જઈને સુગંધ લેવડાવી, અને પછી સ્વામી કે આ હાર અમે તમને સંકલ્પ કરીને આપીએ છીએ, તમે રશિયા જાઓ છો તો આ હાર તમે સાથે લઈ જજો, આ હાર તમે જે હોટલમાં ઉતરો ત્યાં બહાર મૂકી રાખજો, આ હારના જે જે દર્શન કરશે અને જે જેને સુગંધ આવશે એ બધાને શ્રીજી મહારાજ સત્સંગમાં મનુષ્ય દે આપશે. જો શ્રીજી મહારાજે જેવો વિશાળ સંકલ્પ કરેલો છે કે અનંતનું કલ્યાણ કરવું છે, એમ આપણા ગુરુહરિએ પણ એમના હૃદયમાં પણ શ્રીજી મહારાજ વસે છે, તો એમના હૃદયમાં પણ આ સંકલ્પ છે કે મારે તો મહારાજનો આશરો ઘણા બધાને કરાવવો છે. એક વિશાળ કલ્યાણ ભાવના એમના અંતરમાં પણ રહેલી છે. આ ભાવનાને આધારે જ સ્વામીશ્રીએ આ બોરસલીનો હારમાં આવો સંકલ્પ કર્યો. તો જો ભગવાન અને સંતના હૃદયમાં તો આવી એક વિશાળ કલ્યાણ ભાવના છે કે દરેકનું કલ્યાણ થાય. યોગીજી મહારાજ તો પોતે મોમ્બાસા પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા, અને પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ, સભા પૂરી થઈ અને બધા જમતા હતા. યોગીજી મહારાજ ઠાકોરજી જમાડવા પધાર્યા અને પછી આરામમાં જતા ત્યારે હરિભક્તો આવીને વાત કરી કે સ્વામી રસોઈ તો ખૂટે એમ છે, બહુ બધા ગુણભાવીઓને બધા દર્શન કરવા આવ્યા છે, તો આપણે તો લાડુની રસોઈ કરી છે તો ખૂટશે. જોગી મહારાજ કે લક્ષ્મીની લાજ જાય પણ બ્રહ્મની જાય નહીં, ગુણાતીયન સાંઈ લખ્યું છે, ચાલો નીચે આવીએ. એમ કરીને નીચે આવ્યા, અને પછી બધા તાંસમાં જે લાડુ હતા એ લાડુ બધા કાપડથી ઢંકાવી દીધા. પછી ઠાકોરજીની મૂર્તિ ઉપર પધરાઈ, યોગીજી મહારાજે જાતે આરતી કરી, અને યોગીજી મહારાજ કે ગુરુ હવે આ કાપડ કોઈએ ઊંચું નહીં કરવાનું, અંદરથી લાડવા કાઢે જવાના. તે બધા હજારો જણા જમ્યા ત્યાં સુધી અંદરથી લાડવા નીકળે જ રાખે, કાપડ ઢાંકેલું હતું, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ ઉપર પધરાવેલી હતી, અને અંદરથી લાડુ નીકળ્યા જ કરે. બધાને પ્રેમથી હરિભક્તોએ જમાડ્યા. પછી સાંજે યોગીજી મહારાજ જાગ્યા એટલે હરિભક્તોએ કીધું સ્વામી તમે આવ્યા એ પહેલાં માણ 25-50 જણા જમે એટલી જ રસોઈ હતી, પણ પછી તો લગભગ 1000-1500 માણસ જમી ગયું. અને પછી વાત કરી સ્વામી હવે પેલું કપડું ઉઠાવીએ, યોગીજી મહારાજ કે નહીં હજી એમાંથી લાડુ કાઢો, પણ કે સ્વામી હવે તો કંઈ જરૂર નથી. સ્વામી કે હરિભક્તો ઘરે જતો અને એને બાંધી આપો 5-5 લાડુ. તે પછી ફરી 5-5 લાડુ બાંધી આપ્યા. પછી સ્વામી કીધું સ્વામી હવે, સ્વામી કે ના હજી કાપડ રાખી મૂકો, હજી અંદરથી લાડવા કાઢો. મોટો તાંસ હતા 2-4, તે બીજા લાડુ કાઢ્યા. યોગીજી મહારાજ કીધું આનું શું કરવાનું,
યોગી મહારાજ કે અહીંયા આપણું મોમ્બાસામાં જે રોડ ઉપર મંદિર છે ને ત્યાં આજુબાજુ 3-4 મોટી સ્કૂલ છે. યોગી મહારાજ કે પ્રતિષ્ઠા થઈ, આપણે તો રવિવારનો દિવસ હતો એટલે બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યો ના હોય સ્કૂલે, કાલે સવારે સ્કૂલ શરૂ થાય એટલે રિસેસમાં બધા હરિભક્તો બધી સ્કૂલમાં અહીંના આફ્રિકાના છોકરાને લાડુ જમાડવા જજો કે અહીંયા મોમ્બાસામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા એ ભગવાન સ્વામિનારાયણની આ પ્રસાદી. જો આ એમનો સંકલ્પ છે કે એન કેન પ્રકારે મહારાજનો યોગ થાય જીવને તેનું કલ્યાણ થાય. યોગી મહારાજ કે મહારાજની પ્રસાદી જમશે તો એને સંસ્કાર પડશે, તે આજે નહીં તો ભવિષ્યમાં એને મહારાજ કે એમના સંતોનો યોગ થશે. અને પછી પણ હરિભક્તો હોય તો બીજે દિવસે સ્કૂલમાં જઈને રિસર્ચમાં ખૂબ લાડવા વેચ્યા. પછી યોગીજી મારને વાત કરી, સ્વામી હવે સ્વામી કે હજી અંદરથી લાડુ કાઢો અને દરિયામાં પધરાવો, તે દરિયામાં જે જે જીવજંતુ આ લાડવા ખાશે પ્રતિષ્ઠાના એ બધાને સત્સંગમાં મનુષ્ય દે આપો છે. તે લાડુ બધા પધરાયા કેટલાય દરિયામાં. અને પછી યોગીજી મહારાજને ત્રીજે દિવસે ત્યાંથી નીકળવાનો સમય થયો એટલે પછી ત્યાંથી કપડું ઉઠાવ્યું, તો જ્યારે કપડું બાંધ્યું ત્યારે જે અંદર 25-50 લાડુ હતા એટલા વધેલા હતા. એટલે જો આવો વિશાળ સંકલ્પ ભગવાન અને સંતના હૃદયમાં છે. લંડનથી 70 સાલમાં યોગીજી મહારાજ મુંબઈ પાછા આવતા હતા. યોગી મહારાજ કે આ પ્લેનમાં જે પહેલાં બેઠા હશે, અત્યારે આપણી સાથે બેઠા છે, અને ભવિષ્યમાં આ પ્લેનમાં જે જે બેસશે ને એ બધાને સત્સંગનો યોગ થશે. વિવેકસાગર સ્વામી કે તમારો સંબંધ તો પ્લેનને હમણાં થયો, તે હવે પ્રસાદીનું થયું, તે આગળ ઉપર જે બેસે એને સંબંધ થાય, પણ પાછળ જે બેઠાનું શું? યોગી મહારાજ કે ગુરુ એનેય થઈ જાય, એનેય સંબંધ થઈ જાય. અને પછી પાછા ક્રુઝિંગ લેવલ ઉપર આવ્યા 35-40 ફૂટ ઉપર, પાછો યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે 8 ફૂટ ઉપર પાછો યોગીજી મહારાજે સંકલ્પ

શ્રીજી મહારાજના હૃદયમાં આ ભાવના છે, તો જેવી શ્રીજી મહારાજના હૃદયમાં એક વિશાળ કલ્યાણ ભાવના હતી, એવી જ ભાવના આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અને એમના કાર્યમાં આપણને દેખાય છે. આ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે જે એમના આશ્રિત છે, જે એમના શરણે આવ્યા છે, એમનું તો નિશ્ચય ચોક્કસપણે કલ્યાણ કરવું એ તો એમના હૃદયમાં જીવમાં દ્રઢ છે. એમનું તો કલ્યાણ થઈ જ રહ્યું છે. શ્રીજી મહારાજ એક વખત લોયા ગામમાં બિરાજમાન હતા. સુરા ખાચરના દરબારમાં બાર ઓસરીમાં સભા હતી. થોડા સંતો બેઠા હતા, પાછળ થોડા હરિભક્તો બેઠા હતા. દિવાળીના દિવસો હતા અને તે વખતે સુરા ખાચરના દરજી બધા એમના નવા સીવવા આપેલા કપડાં લઈને આવ્યા. સુરા ખાચર સભામાંથી ઊભા થયા, શ્રીજી મહારાજની કથા વાર્તા ચાલુ હતી, અને દરજી પાસેથી કપડાં લઈ અને પૈસા આપી અને અંદર ચાલતા હતા. ત્યાં શ્રીજી મહારાજે સુરા ખાચરે બૂમ પાડી, સુરા શું આવ્યું? સુરા ખાચર કે મહારાજ આ તો દિવાળીના કપડાં છે. મહારાજ કે લાવો અમે જોઈએ. સુરા ખાચર કે મહારાજ મને મનમાં સંકલ્પ જ હતો કે તમે જો સ્પર્શ કરીને આને પ્રસાદી ના કરો તો બહુ સારું. મહારાજે બધા કપડાં હાથમાં લીધા. મહારાજ કે આ શું છે? તો કે મહારાજ આ તો મારી ચોઈણી છે. તે મહારાજ આખી ચોઈણી ખોલીને હવામાં ઊંચી કરી આમ શ્રીજી મહારાજે. હવે સુરા ખાચરની તો અમે વેસ્ટ લાઈન બહુ મોટી ગર્સ, તે એટલે એમની ચોઈણી એ બહુ મોટી, એમના થાઈઝ જાડા, એટલે આટલી જાડા જાડી એની એક એક બાંય થાય. શ્રીજી મહારાજે આમ સભામાં ઊંચી કરી ચોઈણી, એટલે બધા ખડખડાટ હસ્યા. મહારાજ કે લાવો અમે પહેરીએ. શ્રીજી મહારાજે વસ્ત્રો તો પહેરેલા જ હતા. ફરી વખત સભામાં ઊભા થઈને શ્રીજી મહારાજ આખી સભા બેઠી છે અને પોતે પણ સુરવાલ પહેરેલો છે, એની ઉપર શ્રીજી મહારાજ આ ચોઈણી પહેરી. પણ ભગવાને ચોઈણી પહેરી, હવે સુરા ખાચરના તો થાઈઝ ને એની પિંડીને બધી એટલા જાડા, પણ મહારાજ આમ સભા સામુ જોતા જોતા ચોઈણી પહેરી તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા. શ્રીજી મહારાજના બે પગ એક જ બાઈમાં જતા રહ્યા અને પછી સભામાં બધા હસવા લાગ્યા. મહારાજ કે શું હસો છો? સુરા ખાચર કે જો તમે શું પહેર્યું છે? એટલે મહારાજ આમ નીચું જોયું ને તો એક ચોઈણીના એક જ બાઈમાં બે પગ જતા રહ્યા અને બીજી બાઈ આમ લબડે હવામાં. એટલે મહારાજ પોતે પણ ખડખડાટ હસ્યા. ત્યારે સુરા ખાચર કે એક ચોઈણી પહેરતા તમને નથી આવડતું, તમે અમારું કલ્યાણ શું કરવાના? કારણ કે એમને તો બોલવાની છૂટ હતી શ્રીજી મહારાજ સાથે એકદમ, અને મહારાજનું એકદમ રમૂજી પાત્ર હતું. નિખાલસતાથી બંને શિષ્ય અને ભગવાન એકબીજા સાથે વર્તતા હતા. ત્યારે સુરા ખાચર કે મહારાજ એક ચોઈણી પહેરતા તમને સરખું નથી આવડતું, એ ધ્યાન રાખીને તમે પહેરી નથી શકતા, આ 10-15-25 માણસ હાજર છે, તો તમે અમારું કલ્યાણ શું કરવાના? ત્યારે શ્રીજી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા અને પોતાના જમણા હાથની આમ ચપટી વગાડી મહારાજ કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અનંત જીવને અક્ષરધામમાં બેસાડવા એ અમારી માટે આ ચપટી જેટલી વાત છે. અમે સંકલ્પ કરીએ ને એક બ્રહ્માંડ તો શું, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર બધા અક્ષરધામમાં બેસી જાય. અમે ધણી છીએ, અમે ધારીએ કરીએ. એટલા ભાવમાં આવીને શ્રીજી મહારાજે બધી વાત કરી. તો જો પોતાના જે આશ્રિત છે, પોતાને શરણે જે આવ્યા છે, એનું તો નિશ્ચય કલ્યાણ ભગવાન અને સંત કરે છે કે કલ્યાણ તો આમ કરી દેશું. અને સાથે સાથે સહજ છે એમની માટે, એમની માટે કોઈ એમને પરિશ્રમ પુરુષાર્થ કરવો પડતો નથી. એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ પણ મહારાજને આશરે અને પોતાના આશરે જે ભક્તો છે એમનું નિશ્ચય કલ્યાણ કરશે. જેમ શ્રીજી મહારાજ માટે અક્ષરધામની પ્રાપ્તિ કોઈ જીવને કરાવવી એ સહજ છે, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ પણ જીવને, ગમે તેવો પામર પતિત જીવ હોય, પણ એને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી એ મહારાજના પ્રતાપે એમને અતિ અતિ મહારાજની જેમ જ સહજ છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને વિદ્યાનગરથી ભગવતચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો કે બાપા મારે એક કામ છે ને તમને મળવા માટે આવવું છે, તો હું ક્યારે આવું? એટલે સ્વામીએ કીધું કે કાલ સવારે તમે આવજો અને બપોર સુધીમાં આપણે મળી લેશું. બીજે દિવસે વહેલી સવારે વિદ્યાનગરથી નીકળ્યા અને બાપાના પૂજાના સમયે સારંગપુર પહોંચ્યા. સ્વામીએ પણ ઠાકોરજીના દર્શન કરતી વખતે એમને જોઈ લીધા, મળી લીધો, આશીર્વાદ આપી દીધા. પછી સ્વામી કહે કે આપણે બપોર હમણાં વાત કરી લઈએ. પછી તો પૂજા પૂરી થઈ, અલ્પાહાર કર્યો, હરિભક્તોને મળ્યા, અંદર ગયા, સ્નાન કર્યું, બેઠા, એક બે અગત્યના ફોન ફેક્સ આવ્યા, પત્રો વાંચવાનું થયા, એમ કરતાં કરતાં 12:15 થઈ ગયા. બે વખત ભગવતચરણ સ્વામીએ ધર્મચરણ સ્વામી યાદ કર્યો કે જો સ્વામીને અનુકૂળતા હોય તો હું મળી લઉં. ધર્મચરણ સ્વામી કે અત્યારે તો ફેક્સ અગત્યના 2-3 આવ્યા છે ને વાંચે છે, બપોર પછી રાખે. તો કે સારું. પછી બપોર થઈ ગઈ, જમી લીધું સ્વામીએ, હરિભક્તોને મળી લીધું. પછી પાછો સાંજનો સમય થયો તો સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા કરવા ગયા.
પાછા આવ્યા, આસન કર્યા, બેઠા, જમ્યા, મરી ભક્તોને મળીને પાછા અંદર ગયા.

ધર્મચરણ સ્વામીને કહ્યું ભગવત સ્વામીએ કે હું પૂજા લીધા વગર આવ્યા છું, મારે તો ખાલી અડધો કલાકનું જ કામ છે, મારે તો રાત્રે નીકળવું છે, રાત્રે મોડું થશે તો વિદ્યાનગર પહોંચતા કેટલી બધી વાર લાગશે. તમે સ્વામીને કહો મારે તો 20-25 મિનિટમાં બધું પતી જશે. ધર્મચરણ સ્વામી કે પાછા અગત્યના ફેક્સ મેં પત્રો લઈને બેઠા છે, એટલે હમણાં તો બોલાશે નહીં. અને પેલા બાર ભગવચરણ સ્વામી આટા મારે. એટલે પછી 10:15 થયા ને, એટલે સ્વામી તો એકદમ બધું જ ધ્યાન રાખે છે, બધું જ યાદ રહે છે. 85 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ કોઈ સેક્રેટરીની મદદ નથી લીધી. બીજા બધા એમને સામેથી યાદ કરાવે બરોબર છે, બાકી એમને જરૂર નથી. કોઈ પેન નથી રાખતા, કોઈ ડાયરી નથી રાખતા, કોઈ મોબાઈલ ફોન નથી રાખતા, કોઈ લેપટોપ પામટોપ કશું જ નથી રાખતા. એમને ચાલે છે ને એમને આવે છે. તો એ જે સંતને જે હરિભક્તને જેને જે કહેવાનું હોય જેને જે કર્યું હોય બધું જ એમને યાદ છે. કોઈ જગ્યાએ કોઈ નોંધણી નહીં. દુનિયાના કોઈ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ ને આવી રીતે કામ ના કરી શકે. પછી રિલાયન્સના મુકેશ અંબાણી હોય ને એની પાસેથી એના પર્સનલ સેક્રેટરી પીએ પીએસ અને પીએ બંને લઈ લો, એનું કમ્પ્યુટર લઈ લો અને એના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લો ને, તો એ 10% ઉપર આવી જાય કામ કરવામાં. આવું તંત્ર ચલાવી ના શકે. અને ગમે ત્યાં દુનિયામાં હોય ને ગમે તે મંદિરમાંથી સંતો કે કાર્યકર્તાઓ કોઈ પણ ફોન કરે અને જે ઇસ્યુ ઊભો થાય વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એમાં ઇન્વોલ્વ થઈ શકે. સ્વામી અહીં બેઠા હોય ને તમારે તિથલમાં નૈરોબીથી ફોન આવે કે સ્વામી આપણે પેલો સભા મંડપ છે એની પાછળ જે પેલું રસોડાનું બાણું પડે છે ત્યાં બહાર પેલી ચોકડી પડે ત્યાં કોટા સ્ટોન બદલવો છે, અહીં બેઠા બેઠા 1 સેકન્ડમાં એ કોટા સ્ટોન ઉપર પહોંચી જાય. એટલી શાર્પ એમની ઇન્ટેલિજન્સ છે, એમની યાદ શક્તિ એટલી છે તેજસ્વી. 10:15 એટલે સ્વામી યાદ કરાયું. સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે પેલું મળવાનું છે. હવે એક બાજુ એમનો જીવનનો આ એક દ્રષ્ટિકોણ છે અને બીજી બાજુ પાછું લીલા ચરિત્ર કરવા ભગવાન અને સંતે એ પણ એમની માટે કમ્પલસરી સબ્જેક્ટ છે. ભગવાન અને સંત મનુષ્ય દેહ ધારણ કરે એટલે લીલા ચરિત્ર કરવા એ કમ્પલસરી છે, ઇટ ઇઝ મેન્ડેટરી. અને સામે આપણે એમાં દિવ્ય ભાવ રાખવો એ પણ કમ્પલસરી છે. બે કમ્પલસરી સબ્જેક્ટમાં જ આવે છે, નો ઓપ્શન્સ. સ્વામી ધર્મચરણ સાંઈ કે આપણે પેલાને મળવાનું છે ને બોલાવો. ધર્મચરણ સાંઈ કે કોને? સાંઈ કે આપણે પેલાને મળવા માટે બોલાયા છે, એને આપણને ફોન કર્યો હતો. ધર્મચરણ સ્વામી તો જાણતા હતા કે 2-5 હરિભક્તો પણ પરદેશથી આવ્યા છે તો કોની વાત કરતા હશે. સાંઈ કે આપણે પેલા ભાઈ આવ્યા છે ને બોલાવો ને, ગઈકાલે આપણને ફોન કરેલો. ધર્મચરણ સાંઈ કે કોણ ભાઈ? સાંઈ કે પેલા ભાઈ આપણે ખેડાથી આવ્યા છે. ચોથું વાક્ય એવું બોલ્યા ને આ સંદર્ભમાં તો પણ ધર્મચરણ સાંઈથી પકડાયું નહીં, સાજી કોઈથી ન પકડાય. સાંઈ કે આપણે પટેલ આવ્યા છે આપણને મળવા માટે. સાંઈ ભગવચરણ સાંઈને પટેલ કહે છે. આ તો તમને વચ્ચે ખાનગી વાત કરી દઉં, સંતોના દીક્ષા નામ તો પ્રમુખ સાંઈ મહારાજે પાડ્યા, પણ ઘણા બધા સંતોના ઉનામણા નામ પણ પ્રમુખ સાંઈ મહારાજે પાડ્યા છે. અમારે એક સંતને જમણા કાને થોડું ઓછું સંભળાય તો સ્વામી એને બેરિયો કહીને, એ પણ ભગવાન અને સંતનું વાલ છે, એનો પ્રેમ છે. જેમ મા બાપ એના દીકરાનું ઉલામણું નામ પાડે એમ પ્રમુખ સાંઈ મહારાજ આપણા મા બાપ છે. એ પણ જેમ જેમ કરીને જીવને પોતાનામાં હેત થાય એ રીતે વર્તતા હોય બોલતા હોય, એક બહુ એમની એક વિશાળ દ્રષ્ટિ છે. એક પણ સ્વામી કે પેલા પટેલને બોલા ધર્મચરણ સાંઈ કે ભગવત સ્વામીની વાત કરતો. સાંઈ કે હા બસ બસ એને બોલાવો. કે બોલાયા, બેઠા, મળ્યા, વાતચીત પૂરી થઈ. પછી સ્વામી ઊભા થતા હતા અને બાથરૂમ તરફ ચાલ્યા કાને જનોઈ ચડાઈને. પાછળથી ધર્મચરણ સ્વામી ભગવત સ્વામીને કહ્યું કે આવો પ્રસંગ બની ગયો, સ્વામીને તમારું નામ યાદ નહોતું આવતું. અને સ્વામી કે પેલા ભાઈને બોલાવો, પેલા પટેલને બોલાવો એમ બોલતા હતા. ભગવચરણ સાંઈ કે ના હોય તો કે હા. ભગવત સ્વામી કે વાત છે, હમણાં બાથરૂમ કંઈ બહાર આવે એટલે કહું કે છે. એટલે એમને બહુ અત્યંત સખા ભાવ છે, જેમ સુરા ખાતે અને શ્રીજી મહારાજ સાથે હતો એકદમ સખા ભાવથી સ્વામી સાથે વાત કરે. એટલે સ્વામીને આવ્યા, એ કાને આમ જનોઈ ચડાયેલી હતી અને બાથરૂમની બહાર જેમ બાણું ખોલ્યું, બાથરૂમની બહાર પગ મૂક્યો રૂમમાં, ત્યાં ભગવચરણ સ્વામી સામે જઈને ઊભા રહ્યા અને પેટ ઉપર હાથ મૂકીને ઊભા રાખી દીધા સ્વામીને. અને સ્વામીને કે આ ધર્મચરણ સ્વામી મને વાત કરે છે, વાત સાચી? સ્વામી કે શું? કે તમારું નામ ભૂલી ગયેલા. સ્વામી કે આ તો પેલું કામમાં હતો અને પત્ર લેખન કરતો એટલે જરા ખ્યાલચૂક થઈ ગયો હશે. શું ખ્યાલચૂક થઈ ગયો હશે? કે છે આ 81 સાલથી હું સાધુ થયા, 15 વર્ષ થયા અને આટલો તમારી સાથે વ્યવહાર કરું છું ને એક નામ ભૂલી જાઉં છો, તે તમારું અમારે તમારી પાસે કલ્યાણનો વિશ્વાસ કેમ રાખવાનો? તમે કલ્યાણ શું કરશો અમારું? કહે છે સુરાખાચાર્ય શ્રીજી મહારાજે શું કહેલું કે પાયજામો પહેરતા નથી આવડતો અને કલ્યાણ શું કરશો? ભગવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને કે અમારું નામ ભૂલી જાઓ છો, તમે કલ્યાણ શું કરશો? જે રીતે શ્રીજી મહારાજ ભાવમાં આવીને બોલેલા એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જમણો હાથ ઊંચો કરીને ચપટી વગાડી. સાંઈ કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે? કે એકદમ સાહજિક જે શબ્દો શ્રીજી મહારાજ બોલ્યા હતા એ

એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજ પણ બોલ્યા. સ્વામી કે પટેલ કલ્યાણ તો આમ કરી દેશો. પછી પોતે વાત કરી, સ્વામી કે પટેલ શ્રીજી મહારાજની સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. ભગવાન અને સંત આ મનુષ્ય દેહ કરીને મળેવા નથી, મળ્યા છે. પછી કોઈ વાતે ખામી ન રહેવા દે, આને આ દેહ આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ. તો જો આવી રીતે જેમ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે પોતાના આશ્રિતનું તો નિશ્ચય કલ્યાણ કરવું, એવી રીતે જેમ શ્રીજી મહારાજના હૃદયમાં હંમેશા ભાવના રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદય પણ અંતરમાં એવી ભાવના છે કે દરેક જીવનું કલ્યાણ થાય, પણ સાથે સાથે આ કે પોતાના આશ્રિત એનું તો નિશ્ચય કલ્યાણ કરવું. તો જો આવી એક કલ્યાણ ભાવના એ શ્રીજી મહારાજના હૃદયમાં વસેલી હતી, એવી જ કલ્યાણ ભાવના આજે આપણે પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પણ વસેલી છે. તો આ પણ એમના વ્યક્તિત્વનું એક અદ્વિતીય પાસું છે. અને એ

અને એ આપણને એમની જીવનભાવના, એમની વિચારધારા અને સાથે સાથે એમના કાર્ય પરથી આપણને દેખાય છે. અને આ જ વિશાળ કલ્યાણ ભાવનાના દાવે એમના હૃદયમાં દરેક ભક્તો માટે અપાર પ્રેમ છે. નાના મોટા દરેક માટે શ્રીજી મહારાજને અપાર વાત્સલ્ય હતું, એમ દરેક માટે આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ અપાર વાત્સલ્ય છે. કહેતા, શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. અને જેમ આપણને પણ લોકમાં કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય અને એ વ્યક્તિનો આપણી માટે પ્રેમ હોય તો એની માટે આપણે બધી રીતે ઘસાઈ જઈએ છીએ. તમે રાત દિવસ મહેનત કરીને કમાવો છો કોના માટે? કે તમારું કુટુંબ છે, તમારા પત્ની છે, તમારા સંતાનો છે, તમારા આધારે એ કુટુંબીજનો રહ્યા છે, તો એને તમારી બધી જ શક્તિ વાપરીને જેમ એમને સુખ થાય એમ તમે કરવાનો પ્રયત્ન કરો છો. કહેતા, તમે તમારા આશ્રિત કુટુંબીજનો માટે જેમ ભીડો બેઠો છો એમ ભગવાન અને સંતને પણ આપણા માટે અનંત હેત છે. ગુણાતીયન સ્વામી વાતમાં કહ્યું કે આપણે જાણીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતા તો આપણી ઉપર ભગવાન અને સંતને કોટી ગણું હેત છે. એ હેતના દાવે એ પોતે પણ જેમ આપણે આપણા કુટુંબીજન માટે ભીડો વેઠીએ છીએ એમ એ પણ આપણા માટે ભીડો વેઠે છે. પોતે તો સર્વ રીતે સંપન્ન છે, એક જગ્યાએ બેસીને સુખે બધાને મળે અને પોતાની દેહની શુશ્રૂષા કરાવડાવે તો પણ એને કોઈ ખોટ નથી, પણ આટલું વિચરણને ભીડો વેઠે છે એની પાછળ એમનું ભક્તવત્સલપણું છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં મહારાજ ફરતા ફરતા આધોઈ પધાર્યા. રાયધણજીના દરબારમાં ત્યાં માતાજી હતા, એમના પત્ની. બધા ભક્તોએ મહારાજને આવકાર્યા, હારતોરા થયા. મહારાજ આસને બેઠા અને મહારાજ કે અમને ભૂખ લાગી છે, અમારે થાળ જમવો છે. ત્યારે માતાજીએ કીધું કે મહારાજ થાળ બધો તૈયાર છે અને ઠાકોરજીને ધરાવવાનો છે, જો તમે અડધો પોણો કલાક સભા કરીને બેસો ને બધાને આશીર્વાદ આપો ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ જાય. મહારાજ કે બહુ સારો, અમે બેઠા છીએ, પણ તાત્કાલિક કંઈક થોડું ઘણું તો લાવો, અમને ભૂખ તો બહુ લાગી છે. એટલે અંદરજીને માતાજીએ એક વાટકામાં દહીં અને એમાં સાકર હલાવીને મહારાજને આપ્યું અને મહારાજે જમ્યા, પાણી પીધું અને પછી બધા આધોઈ ગામના અને આજુબાજુના ગામના હરિભક્તો આવ્યા હતા, બધાનો પરિચય કેળવ્યો અને બધાને મળ્યા અને બધાને આશીર્વાદ આપ્યા. ત્યાં સુધીમાં થાળ તૈયાર થઈ ગયો એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને કહેવા આવ્યા કે મહારાજ થાળ તૈયાર છે, પધારો. એટલે શ્રીજી મહારાજ ઊભા થયા અને આમ ચાલવાનો પ્રયત્ન કર્યો અને જે પહેલું ડગલું માંડ્યું ને ત્યાં શ્રીજી મહારાજ આમ થોડા આમ ખચકાણા, આમ થોડા લથડાય. એટલે સહેજે કોઈકને આમ વિચાર આવ્યો કે મહારાજને કંઈક પગમાં વાગ્યું લાગે છે. માતાજીએ પોતે પણ જોયું એટલે મહારાજને કહ્યું, મહારાજ કંઈક તમને પગે વાગ્યું લાગે છે. મહારાજ કે આ નીચે તળિયે કંઈક દુખે છે. હવે માતાજી તો એકદમ શ્રીજી મહારાજને દીકરા કહીને બોલાવતા, એમની ઉંમર 80 વર્ષની હતી. તો મહારાજને કંઈક તમે બેસો, હું જોઉં નીચે કંઈક પગમાં વાગ્યું હોય તો. એટલે મહારાજ તો તરત ત્યાં જ ભોંય ઉપર બેસી ગયા. મહારાજે કીધું ને કારણીના 5મા વતનામૃતમાં કે ભગવાન અને સંત, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાના લાડીલા ભક્તો હોય, પ્રેમી ભક્તો હોય, એના સર્વે લાડકોડ પૂરા કરે. પુત્ર ભાવે પણ વર્તે, મિત્ર ભાવે પણ વર્તે, પિતાતુલ્ય પણ વર્તે, એવી રીતે ભક્તોને સુખ આપે. તો માતાજીને કાયમ મહારાજ માતાતુલ્ય સુખ આપતા, પોતાની માતાને સુખ આપે એવી રીતે મહારાજ એમને એમની સાથે દીકરાની જેમ વર્તતા. શ્રીજી મહારાજ સીધા નીચે બેસી ગયા અને માતાજીએ શ્રીજી મહારાજનું ચરણાવીને પોતાના ખોળામાં લીધું અને મહારાજને પોતે જોયું અને હાથ ફેર્યો તો 2-3 કાંટા વાગે એવું લાગ્યું. એટલે પછી આજુબાજુ બધા ભક્તો ઉભેલાને જોયું કે હો, તો મહારાજને પગે કાંટા વાગ્યા છે. એ તીક્ષ્ણ કોઈ આ રીતે મંગાવ્યું શસ્ત્ર અને એમાંથી એમણે 1-2 કાંટા બહાર કાઢ્યા અને પછી આમ હાથ ફેર્યો તો તળિયું એકદમ ખરબચડું લાગ્યું. નીચા વળીને જોયું તો મહારાજને કહ્યું, મહારાજ આ તો ઘણા બધા કાંટા તમને વાગ્યા છે. એમ કરતાં કરતાં પછી એક બે કરતાં બધા કાંટા કાઢ્યા, 18 કાંટા શ્રીજી મહારાજના પગમાં વાગેલા હતા. માતાજી તો શ્રીજી મહારાજને રીતસર થોડો ઠપકો આપ્યો કે તમને 18-18 કાંટા પગમાં વાગ્યા છે ત્યાં સુધી તમે કંઈ બોલતા નથી, કંઈ તમે કહેતા નથી. ત્યારે શ્રીજી મહારાજ એકદમ કરુણા ભાવે બોલ્યા કે માતાજી, આ હરિભક્તોના ઘરે પધરામણીઓ ચાલે છે, તે પધરામણીમાં એક ઘરથી બીજે ઘર જવામાં એટલી બધી ઉતાવળ રહે છે અને એટલી બધી પધરામણીઓ થાય છે, તે વચ્ચે મને કાંટો વાગે ને તો કાઢવાની ફુરસત રહેતી નથી. હવે કેવી પધરામણી શ્રીજી મહારાજે કરી હશે? જો વચનામૃતમાં, જેતલપુરના 5મા વચનામૃતમાં તો મહારાજ બોલ્યા છે કે આ જેતલપુર ગામમાં
એક એક ઘરે અમે 100-100 વાર પધરામણીઓ કરી છે. આ વચનામૃતના શબ્દો છે. એક એક ઘરે એક જ ગામમાં 100-100 વાર પધરામણીઓ કરી છે. કેવા હરિભક્તોને એમને રાજી કર્યા છે. તો જો પોતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, પોતે સંકલ્પ કરીને એક જ જગ્યા ગઢડામાં બેઠા હોત તો પણ રોજ હજારો મુમુક્ષુ એમના દર્શન કરવા આવત, પણ પોતે ઘરે ઘરે ફર્યા. તો જો એ વિચરણ એમણે કર્યું છે, એ ભીડો એમને બેઠ્યો છે. પછી માતાજીએ તો બધા કાંટા કાઢ્યા અને મહારાજ જમવા માટે પધાર્યા, પણ પોતાના પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી પોતે દેહની ફુરસત કરી નહીં, દેહની કંઈ એવી કાળજી રાખી નહીં. કેવળ હરિભક્તો માટે એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરેલું. કારણ કે શ્રીજી મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં વાત કરી છે. મહારાજે કહ્યું કે જે ભગવાનના એવા એકાંતિક ભક્ત છે, જે એવા પ્રેમી ભક્ત છે, એમને માટે તો અમે અમારો દેહ એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. પોતાનો દેહ આ સત્સંગીનો અર્થે ગીરો મૂકી દીધો છે, ઘસી નાખ્યો છે. તો જો આવી રીતે શ્રીજી મહારાજે ઘરોઘર પધરામણી કરી અને હરિભક્તોને ખૂબ રાજી કર્યા છે, એમ આપણા ગુરુહરિએ પણ, પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના દેહની પરવા કર્યા સિવાય આવી રીતે હરિભક્તોના ઘરે પધરામણી કરીને હરિભક્તોને ખૂબ રાજી કર્યા છે. જેમ શ્રીજી મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કહ્યું કે જે મન કર્મ વચને ભગવાનના ભક્ત છે એને અર્થે અમે અમારો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એ જ ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજે 21/5/1950 દિવસે જ્યારે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે એમને ચાદર ઉઢાડી ત્યારે પોતે પોતાના ગુરુહરિ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે હું મારા દેહની પરવા કર્યા સિવાય તમને, તમારી સંસ્થાને, તમારા સિદ્ધાંતને વફાદાર રહીશ. પહેલી એ વાત કરી. પછી બોલ્યા કે મારા દેહની પરવા કર્યા સિવાય મારા દેહના છેલ્લા શ્વાસ સુધી હું હરિભક્તોને રાજી કરીશ. તો જેમ કારણીના 6ઠા વર્તમાનમાં શ્રીજી મહારાજે વાત કરી છે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ 1950 પ્રમુખ પદ એમને શાસ્ત્રીજી મહારાજે આપ્યું ત્યારે આ પોતે વાત કરી અને એવી જ રીતે પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો. આપણે સંત પરમહિતકારી નૃત્ય નાટિકામાં એક દ્રશ્ય, એક પ્રસંગ માણીએ છીએ કે બોસ્ટનમાં 1980 પ્રમુખ સ્વામી મહારાજ હતા અને પધરામણી ચાલતી હતી. એમાં એક જગ્યાએ હરિભક્તના ઘરેથી બહાર નીકળ્યા અને મોજડી પહેરવા જતા હતા, એમાં ડાબો પગ જમણી મોજડીમાં, જમણો પગ ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. વિવેક સાગર સ્વામી બાજુ ઊભા હતા અને સ્વામીને કે સ્વામી આ મોજડી તમારી આ બાજુ છે, આ બાજુ પગ નાખો ડાબી બાજુનો. ત્યારે સ્વામી સાહજિક બોલ્યા કે મને દેખાતું નથી. વિવેક સાગર સ્વામી આશ્ચર્ય થયું, તમને આટલું નજીકનું નથી દેખાતું? સ્વામી કે નથી દેખાતું, આમ અંધારું આવી જાય છે. ત્યારે વિવેક સાગર સ્વામી કે ચાલો સીધા ઉતારે. સ્વામી કે ના, હજી 3-4 હરિભક્તોના ઘરે પધરામણી બાકી છે, આપણે પતાવીને જઈએ. વિવેક સાગર સ્વામી કે પધરામણી તો પછી એ કરું છું, પણ પહેલાં તમારી આંખ ચેક કરાવી લઈએ. કેસી પટેલને વાત કરી, આપણા પ્રમુખને, અને એમણે બધા જ વડીલોએ નિર્ણય લઈને સ્વામીને પાછા ઉતારે લઈ ગયા અને ત્યાં ડૉક્ટર પાસે પછી ત્યાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટર હચિનસન પાસે બતાવ્યું ત્યારે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજને મોતૈયો તો પાકી ગયો છે. અને ડૉક્ટરે વાત કરી કે તો ભગવાનની કૃપા કે તમે ટાઈમે તમારા ગુરુને લઈ આવ્યા, જો એક અઠવાડિયું મોડા પડ્યા હોત તો બંને આંખે જામર થઈ જાત ને બંને આંખે કાયમી જીવનભર દરમિયાનનો અંધાપો આવી જાત. ત્યારે બધા સંતો હરિભક્તોના આંખમાં આંસુ આવી ગયા. વિવેક સાગર સ્વામીને ડૉક્ટર કેસી પટેલને બધાએ પૂછ્યું સ્વામીને કે સ્વામી આટલું બધું તમને અંધારું આવી ગયેલું, દેખાતું નહોતું, આમ અંધાપો આવી ગયેલો, તમે બોલતા નથી કંઈ? ત્યારે સ્વામી કે જો હું બોલું અને તમે બધા કહો કે આપણે ઓપરેશન કરાવી લેવું છે તો આપણે છેક દેશથી અહીંયા આવ્યા છીએ, બધા હરિભક્તોએ પધરામણી કરાવવા માટે રાહ જોઈ હોય, રજા લઈ રાખી હોય, સભાના બધા કાર્યક્રમ ગોઠવાઈ ગયા હોય, એ બધા કાર્યક્રમ કેન્સલ થઈ જાય એટલે હું બોલ્યો નહીં. જો આ દેહ પોતાનો કૃષ્ણ અર્પણ કરી રાખ્યો કહેવાય. વિવેક સાગર સ્વામી કે બરાબર સ્વામી, પધરામણીને સભા તો પછી એ થાય, પણ આ તમારી આંખ જતી રહેત તો? સ્વામી કંઈ એક અક્ષર બોલ્યા નહીં. એટલે પછી નિર્ણય લેવાયો કે સ્વામીની બંને આંખનું મોતૈયાનું ઓપરેશન કેટરેક્ટ ત્યાં જ કરાવવા. તોય સ્વામી શું કે? સ્વામી કે ના, આપણે દેશમાં જઈને કરાવશું, અહીંયા આપણે કાર્યક્રમ બધો ખોરવાઈ જશે, 1-1.5 મહિના ખાટલામાં પડી રહેશું તો બધી સભાને વિચરણનો કાર્યક્રમ બંધ રહેશે. કેસી કાકા સ્વામી ભલે બંધ રહે પણ પહેલાં ઓપરેશન કરાવી નાખીએ. તોય સ્વામીએ પછી ત્રીજી આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી કે આપણે દેશમાં બધા ટ્રસ્ટીઓને પૂછવું પડે ઓપરેશન કરાવવું હોય તો. વિવેક સાગર સ્વામી કે કોઈને પૂછવાની જરૂર નથી, ચલો સુઈ જાઓ કહે છે. એ તો પાછી એમ સ્ટાઇલથી બોલે ને, સુઈ જાઓ કહે છે, ચલો ઓપરેશન કરાવી નાખવાનું. પણ પછી ઓપરેશન બધું થયું, પણ જેમ શ્રીજી મહારાજના પગે 18 કાંટા વાગ્યા તો પણ એમની પધરામણી બંધ રહી નહીં, અને પધરામણી કરતાં કરતાં વચ્ચે અટકાણા નહીં, અને તો એમના અંતરમાં ભાવના કે આપણે હરિભક્તોને રાજી કરવા છે અને પોતે દેહની કોઈ પણ પ્રકારની
દરકાર કરી નહીં. એમ શ્રીજી મહારાજના પગે જેમ 18 કાંટા વાગ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજના બંને આંખે મોતૈયો આવી ગયો અને પાકી ગયો. ત્યાં સુધી પોતે પણ હરિભક્તોને રાજી કરવાની અંતરથી પોતે તાન રાખ્યું, કારણ કે દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. પોતે એવી પ્રતિજ્ઞા પોતાના ગુરુહરિ પાસે લીધી છે કે મારા દેહની પરવા કર્યા સિવાય હું તમારા હરિભક્તોને રાજી કરીશ. તો જો એ આપણને દેખાય છે તાદ્રશ, તો જો આવી રીતે એમને પોતાનો દેહ આ સત્સંગી અર્થે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, તો જો જેવી મહારાજનું આવું ભક્તવત્સલ પણ હતું, એમાં આ પેટા વિભાગ પહેલો કે ભક્તવત્સલપણાના દાવે હરિભક્તો માટે જે ભીડો શ્રીજી મહારાજ વેઠતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ હરિભક્તો માટે ખૂબ જ ભીડો વેઠ્યો છે. 77 સાલમાં જે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં વિચરણ કરેલું, આમ દીવો ત્યાં દાથન નહીં એ વાત આપણે ગઈકાલે કરેલી, એટલું જબરદસ્ત વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. અમુક વસ્તુ તો આપણા સંપ્રદાયમાં આપણને અત્યારે આમ સત્ય છે, હકીકત છે, પણ આમ આપણું અંતર આમ માની ન શકે એવી વાતો બનેલી છે. શ્રીજી મહારાજનું ઐશ્વર્ય અને સમાધિ પ્રકરણ આપણને ઘણા બધા એમ થાય કેમ હશે. ગુણાતીયાન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા, 8 પુરાણીઓ રાખેલા, એ આપણને આશ્ચર્ય લાગે, મનાય નહીં. ભગતજી મહારાજની સાધના, એમનું તપ, એ મનાય નહીં. શાસ્ત્રીજી મહારાજની અળગ નિષ્ઠા, એમનું જે ખમીર, એ સામાન્ય મનુષ્યના ગજાની બહારની વસ્તુ છે. યોગીજી મહારાજનો જે નિસ્વાર્થ પ્રેમ, કે જે વ્યક્તિ એમના જીવનમાં હંમેશા ઘૃણા, હંમેશા તોછડાય એનો જ અનુભવ કર્યો છે એમના ગુરુ થકી, એ વ્યક્તિમાં આટલો નિસ્વાર્થ પ્રેમ પાંગરે એ શક્ય નથી. એટલે યોગીજી મહારાજનો પ્રેમ મનાય નહીં, એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ ભવિષ્યની પેઢી માની નહીં શકે કે એક મનુષ્ય દેહ કરીને 51 વર્ષની ઉંમરે એમને ધર્મધુરા સંભાળી અને પછી આવું જબરદસ્ત વિચરણ કર્યું હોય. ઇટ્સ અ સ્ટેગરિંગ વર્લ્ડ રેકોર્ડ, એક વિશ્વ વિક્રમ છે. કોઈ એક વ્યક્તિ આટલા બધા દેશોમાં, આટલા બધા ગામડાઓ ફરે, આટલા બધા વ્યક્તિઓને વ્યક્તિગત મળે, આટલું મોટું કાર્ય પૃથ્વી ઉપર કરી બતાવે, અને એ બધાની પાછી વચ્ચે પોતાની સાધુતા, નિયમ ધર્મ, એમાં લેશ પણ ફેર પડવા ના દે. એટલે આ પણ એક એમના જીવનની એક અદ્વિતીય સિદ્ધિ છે. પણ જો કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ મનાવવું એ અત્યંત અશક્ય છે. આપણે તો 2 દિવસ જો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના હેક્ટિક શેડ્યુલમાં હતા 70ના દાયકામાં, 80ના દાયકામાં, ત્યારે જો 2 દિવસ ફર્યા હતા, ત્રીજે દિવસે આપણે કહે કે હવે આપણે લબા ચાલીને પાછા ઘેર, ફાવે જ નહીં. રોજના 3-3, 4-4, 5-5 ગામ, અમુક વખતે તો 8 ગામ, 10 ગામ, 11 ગામ, 13 ગામનો રેકોર્ડ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1 દિવસમાં 1 વખત 13 ગામ, 4 જાહેર સભાઓ અને 70 પધરામણીઓ કરેલી, ત્યારે એમની ઉંમર 59 વર્ષની હતી. 59 વર્ષની કોઈ પણ વ્યક્તિને આવું આવો દિવસ એક ફોલો કરાવડાયો હોય ને તો પછી 10 દિવસ સુધી માંદો રહે, ઊભો ના થાય. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે આવું વિચરણ કર્યું છે એમનું ભક્તવત્સલપણું છે. તો હરિભક્તો માટે જેમ શ્રીજી મહારાજ ભીડો વેઠતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે હરિભક્તો માટે આટલો બધો ભીડો વેઠે છે. શ્રીજી મહારાજે પોતે અંત્યના 21મા વર્ષના અમૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું પડે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ અમારે રહેવું છે. એટલે મહારાજ કહે છે કે જે ખરેખરા સત્સંગી છે અને ગમે તેવું એનું સત્સંગમાં માન અપમાન થાય તો પણ સત્સંગમાંથી પાછો પડે નહીં, અને ગમે તેવું દુઃખ આવી પડે તો પણ એનો સત્સંગ દ્રઢ રહે, એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ શું કહે છે, ભગવાન પોતે કહે છે કે એ જ અમારે તો સાચા સગાવાલા છે, એ જ અમારી નાત છે. અને મહારાજ શું કહે છે કે આ દેહ કરીને પણ અમારે એવા વૈષ્ણવ ભેડું જ રહેવું છે. આવા સત્સંગી આપણને બનાવવા છે શ્રીજી મહારાજે, અને એવા જે સત્સંગી છે એની માટે શ્રીજી મહારાજ કહે છે કે એ તો અમારા સગાવાલા છે. હવે ભગવાન પોતે આપણને એમના સગા માને કેવું, આપણે તો ભગવાનને માનીએ છીએ પણ એ આપણને માને, પણ આવા સત્સંગી આપણે થવું પડે. એ ગમે તેવું સત્સંગમાં અપમાન થાય તો પણ મન પાછું પડે નહીં. આપણને નાનો મોટો પ્રસંગ બની જાય કે ભાઈ તિથલ મંદિરમાં પાટોત્સવ હતો અને પાટોત્સવમાં પેલા બે સંતો બધાને બેસાડતા હતા પૂજન વિધિમાં, તે હું ગયો તે મને ઓળખ્યો નહીં અને મને બરોબર આગલી લાઈનમાં પેલા સાધુએ બેસાડ્યો નહીં, લોખોટું લાગી જાય છે. અમે મંદિરમાં આવ્યા ને રવિસભા પછી ખીચડીનો ઉત્સવ હતો અને બોલો અમે જમવા માટે ગયા ત્યાં ખીચડી ખલાસ થઈ ગયેલી, આવું આયોજન હોતું હશે, લો ખોટું લાગી જાય. આવા પ્રસંગો હરિભક્તોને બને છે.
હવે થાળીમાં આગળ બેસાડ્યો, પાછળ બેસાડ્યો, આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીને પાટોત્સવની વિધિનો લાભ લેવાનો હતો ને, પણ કે મને આગળ બેસાડ્યો નહીં, ત્યાં આગળ બેસવા માટે જઈએ છીએ. થિયેટરમાં તો ગમે તે ટિકિટ મળે, ગમે ત્યાં બેસી જાશ, તે પાટોત્સવમાં કેમ આગલી લાઈનનો આધાર રાખશ, આગ્રહ રાખશ, ત્યાં માનની અપેક્ષા રહેશે. થિયેટરમાં જઈએ તો માનની અપેક્ષા રાખીએ છીએ કે ના, મને તો પહેલી રોની ટિકિટ આપો તો જ જોઉં. તો પેલો ટિકિટ બારીવાળો શું કહે, શું કહે, રસ્તો દેખાડી દે દરવાજો, કે જો પેલો રસ્તો રહ્યો અહીંથી બહાર છે કે નહીં. અને આપણે ઘરમાં આવીએ છીએ, આખો દિવસ કમાઈને આવીએ છીએ, આમ 8 કલાકની મહેનત કરીને આવીએ છીએ, તો ઘરનો દરવાજો ખોલીને તમારે ધર્મપત્ની એમ હાર લઈને રોજ ઊભા હોય છે, અહો આવો આવો તમે અમારી માટે બહુ કમાવ છો. બાણું ખોલીને જે કોઈ ખોલ્યું હોય, એના પત્નીએ ખોલ્યું હોય, દીકરાઓએ ખોલ્યું હોય, ગમે તે બાણું ખોલીને અંદર ચાલવા માંડે, આવું હોય તો આવવા ને, આવું કંઈ નહીં, આવો આવો એમ કોઈ કહે છે? કોઈ નથી કહેતું. ભાઈ તો રોજનું થયું, રૂટીન થયું. જેમ એ ઘર આપણને પોતાનું મનાણું છે, મંદિર પણ પોતાનું મનાણું હોવું જોઈએ. અને પુરુષોત્તમ નારાયણના દરબારમાં કોને અપેક્ષા રાખવાની? જ્યાં પુરુષોત્તમ નારાયણ ધણી તરીકે બેઠા હોય, શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત બેઠા હોય, એના દરબારમાં આપણને પ્રવેશ મળ્યો એ જ આપણા ભાગ્ય. પછી બને ખૂણામાં બેસવા મળ્યું. મુંબઈમાં નાની પાલખીવાલા હતા અને બજેટ આવે ને પછી લેક્ચર આપે, બજેટ ઉપર પોતાના અભિપ્રાયો આપે, કરોડોપતિ શેઠિયાઓ જે મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, એસી ઓફિસમાં બેસતા હોય, સેન્ટ્રલ એરકન્ડિશન ઘરમાં રહેતા હોય, એ નાની પાલખીવાળાને સાંભળવા માટે ટિકિટ ન મળે તો આમ બાર બારીએ લટકે, ધક્કામુક્કી થાય. કારણ કે જાણતા હતા કે આમનો એકાદ શબ્દ જો આપણી કંપનીમાં આપણી પોલિસી પ્રમાણે કામમાં આવી ગયો તો લાખો રૂપિયાનો લાભ થશે, એ જાણતા હતા એવું. એટલે ત્યાં એ સ્વાર્થના દાવે એ ત્યાં માનને મૂકીને ઊભા રહેતા હતા. જે રીતે પોતાની ઓફિસમાં પટ્ટાવાળાને પણ ટ્રીટ ના કરે ને એવી રીતે પોતે ટ્રીટ થતા હતા. કેમ? ગરજ હતી, સ્વાર્થ હતો કે આપણને અહીંથી કંઈક લાભ થશે. એમ આપણને સત્સંગમાં ગરજ હોય, આપણને સ્વાર્થ હોય કે મારું કલ્યાણ અહીં છે, આ જ શ્રીજી મહારાજને, આ જ પ્રમુખ સ્વામી મહારાજ મારું કલ્યાણ કરવાના, એ સિવાય કોઈ કલ્યાણના કરતલ છે નહીં, તો પછી ત્યાં કેમ માન રહે? મોટો સ્વાર્થ મનાણો હોય તો કેમ પછી ત્યાં અપેક્ષા રહે? કોઈ અપેક્ષા આપણને રહેવી જ ના જોઈએ. જોગીજી મહારાજ એક વાત સભામાં પૂછ્યું કે ગુરુ મહિમા એટલે શું? તે ગરીબક્ત ઉભા થયા, બાપા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ શ્રીજી મહારાજને આ પ્રકૃતિ પુરુષથી. યોગીજી મહારાજ કે ગુરુ બેસો બેસો બેસો, બહુ મોટી વ્યાખ્યા નહીં કરવાની. પછી યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ મહિમા એટલે શું? કે તમે ગોંડલ મંદિરમાં આવો અને ઠાકોરજીના દર્શન કરી નીચે ઉતરતા હો અને કોક સાધુ તમને સેવા કરવા માટે બોલાવે, 2 કલાકે સાધુ જોડે તમે સેવા કરો અને પછી તમે જમવા માટે જાઓ, ત્યારે જમવાનું બધું ખૂટી ગયું હોય, ઠંડી દાળ ખાલી થોડી વધી હોય, એ અડધો પડ્યો જ તમને મળે, તે અડધો પડ્યો ઠંડી દાળ પી અને માથે 2 લોટા પાણી પી, હાથમાં માળા લઈને અક્ષરદેરીની પ્રદક્ષિણા ફરતા ફરતા તમે એમ કહો કે ઓહો હો શું અક્ષરદેરી, શું ગોંડલનું મંદિર, અને શું અહીંયા આજે તો 32 કોઠા ટાઢા થઈ ગયા એવો પ્રસાદ મળ્યો, એવું ગાવ એ મહિમા. એ થાય જેમ હલી ગયા નહીં બધા, ત્યારે મહિમા. પ્રકૃતિ પુરુષથી પર તો બધું છે છે જ, અને મહારાજને સાંઈ બેઠા છે, આ સમજાય એ મહિમા. એવા વૈષ્ણવ થઈએ, એવા ભક્ત થઈએ, ત્યારે શ્રીજી મહારાજ કહે છે તો મારો એ સગો સાચો. બાકી તો ભગવાનને સંતને ડર લાગે કે આ હારું કાતનું વાસણ જો આમ છટક્યું તો ગયું તો પડ્યું, એ તો પડે ને તૂટે, પણ જેટલાનો પગ એને અડે ને એ બધાને લોહી કાઢે. તો જો એવા ભક્ત નહીં, ભક્ત ખરેખરા થવાનું. તો શ્રીજી મહારાજે, યોગીજી મહારાજે આવી વ્યાખ્યા કરેલી. ભગવાન અને સંતો આપણું બહુ ધ્યાન રાખે છે એ, પણ આપણે આવા ભક્ત થઈએ તો એમની ભક્તવત્સલપણાની જે આમ ધોધ છે પાણીનો, એ આપણને આમ નવરાવી દે, ન્યોછાવર કરી દે આપણને. પણ આવા ભક્ત આપણે થવું પડે. એટલે આપણે આ જ્ઞાન ઉપદેશ પણ શ્રીજી મહારાજે અંત્યના 21માં વચનામૃતમાં આપ્યો છે, એ પણ આપણે અહીંયા વાત થઈ, અને આપણને આપણે બધાએ આપણે આ વાત સમજવાની છે કે આવા ભક્ત આપણે થવાનું છે. પણ જો મહારાજ કહે છે કે એવા જે વૈષ્ણવ છે તો અમારે સગાવાલા છે, હવે તમારા સગાવાલા હોય ને નાનો મોટો પ્રશ્ન ઊભો થયો હોય તો તમે પ્રેમથી માં રસ લો છો કે નહીં? સંબંધ હોય તો હા પાછું બોલવા ચાલવાના ઉઠવા બેસવાના, પાછા તમારા વેવાઈ સાથે ને ભાઈ સાથે ને ભત્રીજા સાથે સંબંધ ના હોય તો ક્યારે મૂવો મરતો કે છે એવું થઈ જાય. પણ જો સગાવાલાને સંબંધ હોય, બરોબર જો એકબીજા સાથે લાગણીથી જોડાયેલા હોય, તો એના નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં તમે ત્યાં જઈને ઊભા રહો, એ દુઃખમાંથી મુક્ત થાય એવો પ્રયત્ન કરો, અને બધી રીતે એના વ્યવહારમાં તમે રસ લો. એમ શ્રીજી મહારાજ અને આપણી ગુરુ પરંપરામાં આ એક અદ્વિતીય અંગ ભક્તવત્સલપણાનું આપણને જોવા મળે છે
કે દરેક હરિભક્તના નાના મોટા વ્યવહારમાં, એના પ્રશ્નોમાં, એના સાંસારિક પ્રશ્નોમાં રસ લઈ અને પ્રશ્ન પૂરો થઈ જાય અને એને ભગવાન ભજવાનું સુખ આવે એ રીતે પોતે પ્રયત્ન કરે છે. શ્રીજી મહારાજ એક વખત ફરતા ફરતા આધોઈ ગામમાં પધાર્યા કચ્છમાં, અને ત્યાં લાધાજીના દરબારમાં મહારાજ ઉતરેલા. હવે પોતે તો લાધાજી ધામમાં ગયેલા, પણ એમના પત્ની હતા, 60-70 વર્ષની એમની ઉંમર હશે, એમના 4 દીકરાઓ અને 4-4 દીકરાના પણ લગ્ન થઈ ગયેલા, એમના ઘરે સંતાનો હતા. એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને વાત કરી કે મહારાજ, તમે પધાર્યા છો તો અમારે કુટુંબનો પ્રશ્ન છે, તમે સમાધાન કરાવતા જાઓ. મહારાજ કે શું છે? તો કે મહારાજ, મારા 4 દીકરાઓ છે, સત્સંગમાં તો ખૂબ સારા છે, ખૂબ સારું સમજે છે અને ધર્મનું વર્તન છે એમનામાં, પણ વ્યવહારમાં જરા ઓછું સમજે છે. અને હવે લાધાજી ધામમાં ગયા છે અને એમની બધી મિલકતનો ભાગ પાડવાનો છે, તો જો 4 દીકરાઓ ભાગ પાડવા બેસશે ને તો ઝઘડશે, અને ઝઘડશે તો બધાના સંબંધ તૂટશે, કોઈને સંપ નહીં રહે, એટલે કુટુંબ પણ વેરવિખેર થઈ જશે અને કોઈને સત્સંગનો આનંદ નહીં આવે, સત્સંગ પણ ઘસાઈ જશે. માટે તમે આ મારો પ્રશ્ન છે એનું સમાધાન કરતા જાઓ. મહારાજ કે બહુ સારું. ત્યારે શ્રીજી મહારાજ એક દિવસ રાત્રે વાળું પાણી કરીને બેઠા અને લાદાજીના પત્નીને બેસાડ્યા, એટલે કે વૃદ્ધ બાને બેસાડ્યા, 4 દીકરાઓને બેસાડ્યા, 4 દીકરાઓના પત્નીઓ હતા એમને પણ દૂર બેસાડ્યા. અને મહારાજે કહ્યું કે હવે તમારા કુટુંબમાં જેટલી મિલકત છે ને એટલી મને લખાવો. એમ કહી શ્રીજી મહારાજ જાતે એ પેનને પેલો ખડીઓ સહી લઈને બેઠા કાગળને, અને બધા બોલતા જાય કે આવી એક વાડી છે, આટલું આ છે, આ મિલકત છે, ગામમાં આ ઘર છે, મોસાળનું એક આ ઘર છે, બધી વાત લખાઈ. મહારાજ કહેવાય ઢોર કેટલા છે લખાવો, એટલે ઢોર લખાય કે આટલી ભેંસ છે ને આટલી ગાય છે ને આટલા ઘેંટા ને બકરા, બધું લખાયું. બધી મિલકત, કેશ, જ્વેલરી, જમીનો, મકાન બધું મહારાજે લખ્યું. મહારાજ કે એમ કરો, હવે તમે બધા જાઓ ને હું મારી રીતે ભાગ પાડું છું, પછી આપણે હું તમને બધાને બોલાવીશ. બધાને મોકલીને મહારાજ પોતે 4 કાગળ લઈને ભાગ પાડવા બેઠા. તે મહારાજ લખે કે આ વાડી આપણે અહીં આ ભાગમાં મૂકીએ, પછી આ વાડીની કિંમત આટલી થાય ને આટલી જમીન છે તો અહીં મૂકીએ, પછી પાછા મહારાજ વિચારે કે ના ના આ અહીં મૂકવા દે, પછી આની જોડ મૂકે. એમ કરતાં કરતાં શ્રીજી મહારાજને મોડી રાત થઈ ગઈ, પણ 4 ભાગ પાડ્યા. તે મહારાજ સુખમુનિ સાન કે બોલાવો 4 ભાઈઓને. હવે આ તો મધરાત વીતી ગયેલી, બધા સૂઈ ગયેલા, બધાને ઉઠાડીને મહારાજે બોલાયા, આખા કુટુંબને બેસાડ્યા. મહારાજે ફરી વખત બધું વાંચ્યું. મહારાજ કે આ મિલકત મેં બરોબર વહેંચી છે, તમે સાંભળી લો. એમ કહીને પહેલાં મુખ્ય લિસ્ટ વાંચ્યું મહારાજે. બધા કે બરોબર છે મહારાજ, આટલી મિલકત અમારી છે. મહારાજ કે કોઈના જાણમાં બીજી કોઈ મિલકત રહી જતી એવું છે નહીં ને? તો કે ના. મહારાજ કે જો અમે આવા 4 ભાગ પાડ્યા. એમ કહીને 4-4 ભાગ મહારાજે વાંચ્યા. બધાને સંતોષ થયો કે બરોબર 4 ભાગ શ્રીજી મહારાજે બરોબર પાડ્યા છે. મહારાજ કે જો હવે બધાને મંજૂર છે કે 4 ભાગ સરખા પડ્યા છે? તો કે આ. મહારાજ કે આપણે ઉપર 1-2-3-4 આંકડો લખી નાખીએ, અને પછી 1-2-3-4 એમ 4 ચિઠ્ઠી બનાવીએ, અને ચિઠ્ઠી વાળીને અમે ઉડાડીએ, અને બધા એક ચિઠ્ઠી ઉપાડવાની, જેને જે નંબરની ચિઠ્ઠી આવે એ ભાગ એને લઈ લેવાનો. એટલે 4 ભાઈઓ સંમત થાય, બરોબર મહારાજ 4 ભાગ બરોબર પડ્યા છે ને, તમે ચિઠ્ઠી કાઢો. મહારાજે પોતે 4 ચિઠ્ઠી બનાવી, જાતે પોતે 1-2-3-4 નંબર લખ્યા, હાથમાં લીધી, અને મહારાજે પોતે શફલિંગ કર્યું, જાતે જ શફલિંગ કરીને મહારાજે પોતે ચિઠ્ઠી નાખી. મહારાજ કહેવાય એક એક ઉપાડો, એક એક બધા ચિઠ્ઠી ઉપાડીને જેને જે ભાગ આવ્યા બધા બહુ રાજી થયા. અને લાધાજીના પત્ની તો એકદમ મહારાજ પાસે આમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ, તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો અને તમે આ વ્યવહારનો ભાગ કરી આપ્યો, ને તો બધા 4 ભાઈઓ ઝઘડી મરત. પછી એમણે પંચાંગ પ્રણામ કર્યા વૃદ્ધ માતાએ, બધા એમના દીકરાઓએ મહારાજને દંડવત કર્યા, અને બધાએ પોતાના ભાગમાંથી 10-10% ભાગ ધર્માદો એ ત્યાં મહારાજને ગઢડા માટે આપ્યો. આટલી વાત પૂરી થઈને મહારાજે બધાને આશીર્વાદ આપ્યા, ત્યાં કુકડો બોલ્યો. શું થયું? સવાર પડી ગઈ. મહારાજ એ આસનેથી ઊભા થઈ અને સીધું દાંતણ લઈ અને સ્નાન કરવા માટે પધાર્યા. રાત્રે વાળું પાણી કરીને બેઠેલા 8-9 વાગે. 4 ભાઈઓની મિલકત વેચવામાં શ્રીજી મહારાજે સવાર કરી. સવાર પડી ગઈ તોય મહારાજ એક આસને બેસીને એક કુટુંબને વ્યવહારિક અનુકૂળતા થઈ જાય અને બધાનો સત્સંગ સચવાઈ જાય એની માટે પોતે આટલો પરિશ્રમ કર્યો. તો જો ભગવાનનું આ ભક્તવત્સલપણું છે કે હરિભક્તોનો વ્યવહાર પોતે સાચવે, એમાં આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ આપણા હરિભક્તોનો ખૂબ વ્યવહાર સાચવે છે. તમારામાંથી હમણાં બધાને કીધું હોય કે તમારા કુટુંબમાં કે તમારા વ્યક્તિગત જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે કોઈ નાના મોટા પ્રશ્નમાં રસ લઈ અને પ્રશ્નનું સમાધાન કરી આપી અને તમને આમ શાંતિ પમાડી એવા કેટલા છે? જો હમણાં કહીએ તો બધા આંગળી ઊંચી કરો, કરો કે નહીં?
કાં તો પત્ર દ્વારા ને કાં તો ફોન દ્વારા ને કાં તો વ્યક્તિગત મુલાકાતમાં બધી રીતે આપણો વ્યવહાર એમણે સાચ્યો છે. હજારો કુટુંબો આજે સત્સંગમાં એવા છે કે એમના ઘરમાં જે તે સમયે એવો પ્રશ્ન આવ્યો અને જો પ્રમુખ સ્વામી મહારાજે રસ લઈને એ કુટુંબમાં એ પ્રશ્નનું સમાધાન ન કરી આપ્યું હોત તો આજે કુટુંબ વેર વિખેર હોત, આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાત, સંબંધોમાં પણ બધા તૂટી જાત અને સત્સંગમાંથી પણ કદાચ જતા રહેત. એવા હજારો કુટુંબને પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગમાં અને વ્યવહારમાં સાચવ્યા છે. આ એમનું ભક્ત વત્સલપણું છે. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 2004 સાલમાં અમેરિકા પધારેલા શિકાગોની હ્યુસ્ટનના શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે. અહીંથી પધાર્યા ને ન્યુયોર્ક હતા ત્યાં યોગીજી મહારાજના વખતના એક જૂના હરિભક્તે સ્વામી પાસે ખાનગી કરી કે બાપા મારા 4 સંતાનો અને 2 ભત્રીજા, કે મારો ભાઈ તો ધામમાં ગયો છે પણ મારા 4 સંતાનો અને મારા 2 ભત્રીજા અમે બધા વ્યવહારમાં ભેગા છીએ, અહીં અમેરિકામાં પણ અમારી મોટલો છે અને મિલકત છે અને દેશમાં પણ ત્યાં ચરોતરમાં આપણી મિલકતો છે બધી, પણ હું ભાગ પાડવા બેસું છું તો ઝઘડા બહુ થાય છે, બીજી જ મિનિટે બોલાચાલી શરૂ થઈ જાય છે, બૂમ બરાડા પાડે છે બધા. 2-3 વખત મેં પ્રયત્ન કર્યો, અમારા સમાજના 2-3 આગેવાનોને સ્પેશિયલ ભારતથી બોલાયા અને બધાને કહ્યું કે આપણે સાથે બેસીને મિલકતના ભાગ પાડીએ, પણ કોઈ ભેગા બેસવા માટે તૈયાર નથી ને ઝઘડા થાય છે. પેલો કે આટલું ખાઈ ગયો છે ને, આને આટલા પૈસા વાપરી કાઢ્યા છે ને, આને આનું પઝેશન લઈ લીધું છે ને, આને આટલી બેંક લોન ભરી નથી ને, કેટલા પ્રશ્નો છે, આપ કંઈક દયા કરો. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 2004 સાલમાં કેટલા વર્ષની? 84 વર્ષની. હા, અને સંસ્થાનો કારભાર ઓછો છે, મિની ગવર્મેન્ટ જેવું તંત્ર ચલાવે છે. સ્વામી કે બધાને બોલાવો, આજે સાંજે હું ઠાકોરજી આપણે સાંજે ઉઠું અને મેવો લઈ લઈએ, પછી બધાને બેસાડો. 4:30 વાગે બધાને હાજર કરી દીધા અને 4:30 થી 6:30 2 કલાકે કુટુંબ સાથે સ્વામી બેઠા અને બધાને બોલવા દીધા. સ્વામી કે બધા ઊભા રહેજો, તારે જે બોલવું એ બોલ, તારે મનમાં જે વાત હોય ને બધું બોલ, તું ખચકાટ ના રાખીશ ને શરમ ના રાખીશ, અહીં નહીં બોલે ને પછી પાછળથી બૂમો પાડીશ તો તને પછી બધા ખોટો કહેશે, એટલે તારે મને જે કહેવું કહી દે બધાની હાજરીમાં, એ બોલે ત્યાં સુધી બધા શાંત રહેવાનું, પછી એનું પત એટલે બીજાને કહેવાય તું બોલ. જેના મનમાં જે હતું ને એકબીજા પ્રત્યે જે કંઈ રાગદ્વેષ હતા કે જે કંઈ મનમાં હતું કે અસંતોષ હતો બધું બોલવા દીધું સ્વામી. એટલે મૂળ તો સ્વામીને કેટલું કયા લેવલ ઉપર શું પહોંચ્યું છે જાણવું તો પડે ને પહેલાં. અને પછી સ્વામી કે હવે આપણે વડીલને બેસાડ્યા, સ્વામી કે હવે આપણે બધી મિલકતના લિસ્ટ કરો, જેમ શ્રીજી મહારાજ લિસ્ટ કરવા બેઠા એમ પ્રમુખ સ્વામી મહારાજે લિસ્ટ કરાવડાવ્યું. અને બધા બોલતા ગયા કે આ એક મોટલ છે, વોશિંગ્ટનમાં એક મકાન છે, દેશમાં નડિયાદમાં એક મકાન છે, બધું બોલ્યા. આખું લિસ્ટ બન્યું, ત્યાં સભામાં જવાનો ટાઈમ થયો. સ્વામી કહેવા સભામાં જઈને કાલે હમણાં સભા પતી જાય, પછી સભાપતન હું જમવા જાઉં, તમે લોકો ચા બધા ભાઈઓ જમી લેજો અને જમીન તરત તાત્કાલિક મળો. અને સ્વામી ધર્મચરણ સાંઘે મુલાકાત બંધ રાખજો, કોઈ પત્ર કે ફેક્સ કે ફોન મને આપતા નહીં. અને ના, સભા પૂરી થઈ જમી રહ્યા, પાછા બધાને બોલાયા. 9 વાગે તો બોલાયા તો પાછા 9 થી 11:45, 12 કલાક બેઠા. એમાં જેને જે વાત હતી બધી વાત થઈ, બધી મિલકત લખાણી ને એની કિંમત લખાણી, કિંમતમાં પાછું એકબીજાને ડિફરન્સ પડે. પેલા કહે કે ના સ્વામી આ કિંમત આની $4,00,000 થાય, એ કે ના સ્વામી આની કિંમત છે ને $4,50,000 થાય, મેં હમણાં ભાવ કઢાયો હતો કે. એટલે પાછું એમાં સમાધાન કરાવવાનું, નાની નાની વાતમાં. આ તો ભાગ પાડવા બેસે ને વ્યવહાર એટલે તો કેટલી મોટી તકલીફ થાય, કુટુંબની મોટામાં મોટી પરીક્ષા ભાગ પાડે ને ત્યારે થઈ જાય. હવે આ પ્રશ્ન પણ સ્વામી પાસે બેઠા. સ્વામી કહેવાય કાલ સવાર બેસશું, સવાર બેઠા, બપોરે બેઠા, સાંજે બેઠા. પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે જ્યારે નિર્ણય લેવા માટે મિટિંગમાં બેઠા ત્યાં સુધીમાં 7 મિટિંગમાં પ્રમુખ સ્વામી મહારાજે ઓછામાં ઓછા 10 કલાક કાઢેલા. 7 બેઠકમાં 10 કલાક પ્રમુખ સ્વામી મહારાજે આ કુટુંબ માટે કાઢેલા. અને પછી છેલ્લે સ્વામી કે જો આવી રીતે ભાગ પડ્યો છે અને આવી રીતે 6 ભાગ પાડીએ છીએ, અને 6 ભાગ પાણીને બધાને બતાવ્યા, બધા પ્રેમથી રાજી થયા અને બધાએ સ્વામીને આમ દંડવત કર્યા. પેલા હરિભક્તો સ્વામી પાસે રડી પડ્યા, જેમ લાદાજીના પત્ની મહારાજ પાસે રડી પડેલા એમ સ્વામી પાસે રડી પડ્યા. સ્વામી તમે આ મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો ને વ્યવહાર સાચ્યો, બાકી કોઈ રીતે આ ભાગ પડે એમ હતો નહીં, અને એમાંય જો મારો દેહ પડી જાત, હું ધામમાં જાત તો પાછળથી તો આ લોકો બધા ઝઘડી જ પરત. આ તો હું છું એટલે બહુ ઝઘડતા નહોતા, અને અડધું પોણું મારા નામે છે એટલે બધું હાથમાં રહેતું હતું, બાકી હું ના હતો તો બધું ઝઘડી પૂરું કરી નાખતા આ લોકો, પણ તમે મારા કુટુંબમાં સત્સંગ સાચ્યો. સ્વામી કે સાચવીએ જ ને, તમે જોગી મહારાજની સેવા કેટલી કરી છે, જોગી મહારાજના વચને તમે બધી સેવા કરી છે તો અમે તમારો વ્યવહાર સાચવીએ જ ને. પણ બધા ભાઈઓ રાજી થાય એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે સમાધાન કરી આપ્યું. તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે હરિભક્તોના પ્રશ્નોમાં રસ લેતા અને એનું સમાધાન કરી આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ રસ લઈને સમાધાન કરી આપે છે, કારણ કે પોતે ભક્ત વત્સલ છે.
પ્રમુખ સ્વામી મહારાજ 1985 લંડનમાં હતા અને પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે જે પુસ્તક લખ્યું છે આપણા સંપ્રદાય ઉપર, એક રિસર્ચ થીસિસ છે, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટ, એ પુસ્તક અંતર્ગત એમણે પ્રમુખ સ્વામી મહારાજનો એક બહુ જ સુદીર્ઘ ઇન્ટરવ્યૂ લીધેલો છે. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા પ્રશ્નો એમણે પૂછ્યા, જેમાં એક પ્રશ્ન આ સંબંધી એમણે પૂછ્યો છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બહુ ફેન્ટાસ્ટિક પ્રશ્ન છે, બહુ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન એમણે પૂછ્યો છે. એ કે તમે છે ને 6 ચોપડી ભણેલા છો, તમે જ્યારે સાધુ થયા 18 વર્ષની ઉંમરે તમને કોઈ વ્યવહાર સંબંધી અનુભવ નહોતો, તમે લગ્ન પણ નથી કર્યા. જો પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમે લગ્ન નથી કર્યા, તમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, તમે તમારા સંતાનો કોઈ છે નહીં, કારણ કે લગ્ન નથી કર્યા એટલે સંતાન ઉછેરનો તમને કોઈ અનુભવ નથી, તમે કોઈ દુકાન નથી ચલાવી, નોકરી નથી કરી, ધંધો નથી કર્યો, કારખાનું નથી ચલાવ્યું, એટલે તમને એ વ્યવહાર સંબંધી એ પણ કોઈ અનુભવ નથી, તમે કોઈ બાંધકામ કર્યું નથી એટલે બાંધકામ સંબંધી કોઈ અનુભવ નથી, તમે કોઈ જમીનની લેવડ દેવડ કરી નથી એટલે કોઈ એની અનુભવ નથી. એટલે કે સાધુ થયા પહેલા અને પછી તમે સાધુ થઈ ગયા, તમારે ભજન કરવાનું હોય, ભક્તિ કરવાની હોય, કથા કરવાની હોય, પારાયણ કરવાની, લોકોને આશીર્વાદ આપવાના હોય, તમે તમારી સંસ્થાનો વ્યવહાર તો તમારી જવાબદારી છે એટલે ચલાવે બરોબર છે, પણ આ લાખો હરિભક્તોને આ પ્રશ્નો હોય છે ને વ્યવહારના, સેજ વધારજો ને, લાખો હરિભક્તોને આ વ્યવહારના પ્રશ્નો હોય છે, તમે એમાં ઊંડો રસ લઈ અને એ પ્રશ્નનું સમાધાન કરવા માટે બેસો છો અને એમાં છૂટથી તમે હા ના કરો છો. પેલો કહો કે સ્વામી આવી રીતે મારે દુકાન ચાલે છે પણ આવી રીતે ભાગીદારીમાં અહીંયા પૈસા રોકવાના થાય છે, તો દુકાન વેચું તો ભાગીદારી થાય એમ છે, દુકાન વેચું કે ના વેચું, અને તમે આમ થળકાટ વગર હા વેચી નાખ, કાં તો એમ કહો ના નથી વેચ્યું, આપણે દુકાન છે બરોબર છે, જે હા કે નામ થળકાટ વગર કરો છો અને આટલા પ્રમાણમાં આમ લાઈન લાગી હોય સવાર બપોર સાંજ, તો તમે શેને આધારે કરો છો? કારણ કે આ એકેય વાતનો તમને કોઈ જાતનો અનુભવ નથી. જો સમજે ને પ્રશ્ન બહુ ઇન્ટેલિજન્ટ પૂછ્યો છે કે જે વાતનો તમને અનુભવ જ ના હોય એ વાતનો તમે કેવી રીતે લોકોને સલાહ આપી શકો? હા આપણે દોઢ આવ્યા હોઈએ તો સલાહ આપીએ પાછા, ઘણાને કોઈ વાતનો અનુભવ ના, કોઈક પૂછે ને હા એ તો પછી આમ કરનાક ને આમ કરનાક ને, અરે તને 5 પૈસાની હૂજ પડતી નથી ને, પણ એવું આપણને ટેવ હોય છે. વન ડે ઇન્ટરનેશનલ પૂરી થાય ક્રિકેટની, ત્યારે પાનના ગલ્લે બેઠા બેઠા લોકો શું ચર્ચા કરે, વન ડે પૂરી થાય ને તરત 1/2 કલાકમાં બધા પાનના ગલ્લે ભેગા થઈ જાય. ખોટો, હવે સચિન તેંડુલકર બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો અને ત્યાં બેટ ફેરવવાની શું જરૂર હતી, પકડાઈ જાય ને વિકેટ કીપર પાસે. સચિનને ખબર નહીં હમણાં આમ નથી, બોલ સ્ટમ્પની બહાર જાય ને રમતા ફાવતું નથી, તો તને ફાવે તું જાજા. હા તો સચિન તેંડુલકર ઉપર કોમેન્ટ કરે છે, દુનિયાના બધા ગ્રાઉન્ડ ઉપર એને સેન્ચુરી મારે છે, દુનિયાના બધા ટેસ્ટ પ્લેઇંગ નેશન સામે એને સેન્ચુરી મારી છે, વન ડે ઇન્ટરનેશનલમાં 39 સેન્ચુરી કરી છે, દુનિયાનો સ્ટાર ગ્રેટેસ્ટ બેટ્સમેન કહેવાય છે, એની ભૂલ તું કાઢમાં, તું ગ્રાઉન્ડ ઉપર જઈને ઊભો તો રહે. એકવાર પેલો બ્રેટ લી 99 માઇલ પર શોએબ અખ્તર 95 માઇલ ઉપર નાખતો હોય ને, તું એને દોડતા જોવે ને કાર્યક્રમ પૂરો થઈ જાય. શોએબ અખ્તર નાખે ને આમ બ્રેટ લી કે પેલો ન્યૂઝીલેન્ડનો શેન બોન્ડ છે ફાસ્ટ બોલર, એમ દોડવાનું શરૂ કરે ને ત્યાં આપણા કાર્યક્રમ પૂરા થઈ જાય. અને પછી આપણે ફરિયાદ કરીએ અમ્પાયરને કે આ બોલર છે ને દોડીને એક્શન કરીને જતો રહે છે, નાખતો નથી. શું નાખતો નથી? તમને દેખાતું નથી ખબર છે પાછળ જો શું થયું, એક સ્ટમ્પ ઊભું ના હોય અને પાનના ગલ્લે ઊભો ઊભો ચર્ચા કરે. સચિન તેંડુલકર આઉટસાઇડ ઓફ સ્ટમ્પમાં ફ્લિક મારવા ના જવાય, પછી ફર્સ્ટ સ્લિપમાં પકડાઈ જ જાય ને. ભાઈ તારે તારી શેરીમાં અહીંયા દિવાલ ઉપર ચોકથી પેલા કોલસાથી સ્ટમ્પ દોરીને રમવાનું હોય એનાથી વધારે તારે કોમેન્ટ ના કરાય. પેલો મીઠાળો લારી ફેરવતો હોય ને 5 રૂપિયા કિલો મીઠું વેચતો હોય ને, કે ટાટા આયોડાઇઝ સોલ્ટ છે ને એનો પ્રીમિયમ ઇસ્યુ બહાર આવે છે, એમાં કામ જરૂર નહોતી. હવે તારે હાંચ પડે તકલીફ પડે છે તું એની ટીકા ના કર. 25મી તારીખે તારા બૈરા ઘરે બૂમો પાડે છે, શાકના તેલના નથી વધતા, તું એનું કંઈક પૂરું કર પહેલાં, પછી ટાટા આયોડાઇઝ સોલ્ટનો ઇસ્યુ બહાર પડે છે પબ્લિક ઇસ્યુ એની ચિંતા કરતું. પણ લોકોને આવું હોય છે એટલે દોઢ ડાયા, એટલે એવી લોકો ચર્ચા આપે. એટલે આ બધું પેલાના માનસમાં હોય ને, રેમન્ડ વિલિયમ્સના મનમાં. એટલે એને પ્રમુખ સાહેબ મારે પૂછ્યું, તમે તમને કોઈ અનુભવ નથી ને તમે કેમ સલાહ આપો છો આટલી બધી, શેના આધારે તમે સલાહ આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું વાક્ય બોલ્યા છે, સ્વામી કે અમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે અને અમને પ્રશ્ન કે સ્વામી મારે આવો પ્રશ્ન છે, એનો પ્રશ્ન સાંભળીને અમે મનોમન અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ આ તમારો આશ્રિત ભક્ત છે તો જેમ એનું દુઃખ દૂર થાય એમ તમે મને સુજાડો, પછી અમારા ઈષ્ટદેવ અમને જે સુજાડે એ અમે બોલી જઈએ છીએ.
કેટલી મોટી વાત કહેવાય. દેટ મીન્સ ગોડ ઇઝ આન્સરિંગ થ્રુ હિમ. ભગવાન એમના દ્વારા આપણને જવાબ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ નથી બોલતા, સાક્ષાત શ્રીજી મહારાજ બોલે છે. સ્વામી કે અમને જે સુજાણ અમે બોલી જઈએ છીએ. ઇમિડિયટલી બીજો પ્રશ્ન રેમન્ડ વિલિયમ્સે પૂછ્યો કે તમે કોઈ હરિભક્ત તમારી પાસે આવ્યા હોય, તમને પ્રશ્ન પૂછે કે મારી દીકરીનું લગ્ન આ ઠેકાણે અમે કરીએ છીએ, જોયું છે, અનુકૂળ છે, આવી રીતે આ નાનો મોટો ભણેલા આટલા છે, સામે છોકરો આટલું ભણેલો છે, બધું તમે કહે અને પછી તમે આશીર્વાદ આપો કે આજા કરજો બે સુખી થશે, પછી આમ હરિભક્ત આમ નીકળી જાય, પાછળથી તમને અફસોસ થાય છે કે મેં આ લગ્નની હા પાડીને આશીર્વાદ આપ્યા, એના કરતાં ના કીધું હોત તો સારું હતું, લાઈ બોલાઈને કીધું જ્ઞાન નથી કરવું એમ, એવું તમને થાય છે? જો આ કઈ વ્યક્તિને પૂછે છે, 1985 સુધીમાં જે વ્યક્તિએ 1 મિલિયન એક એટલે 10 લાખથી વધારે નિર્ણયો હરિભક્તોના જીવનમાં આપ્યા છે, એમને આ પ્રશ્ન પૂછે કે તમને કોઈ તમારા નિર્ણય ઉપર અફસોસ થાય છે, ત્યારે પ્રમુખ સ્વામી મારા આમ સ્પોન્ટેનિયસલી અને કોન્ફિડન્ટલી બોલ્યા, સ્વામી કે મને કોઈ અફસોસ જ નથી. અમે મહારાજને અને અમારા ગુરુ જોગી મહારાજને સંભાળીને જવાબ આપીએ છીએ, અમારે કોઈ દિવસ હાનિ ના અને નાની હાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. એકવાર કહી દઈએ મહારાજને સંભાળીને એટલે મહારાજ એનું સારું જ કરે. હવે દુનિયામાં 6 બધી વસ્તીમાં એક વ્યક્તિ એવી લઈ આવો કે જેમ કે મારા જીવનમાં જે મેં નિર્ણયો લીધા છે એમાં મને અફસોસ નથી. તમારામાંથી ઘણા બધાને પૂછે ને તો ઘણા તો એમ જ કહે જે જીવનમાં મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ હશે, કે તે દાડે ઉત્સાહમાં ઉત્સાહમાં છાતી કાઢીને હાર પહેરી લીધો ફોટા પડાવવા સારું, અને પછી અફસોસના પાર નથી ઘણા બધાને તો ખબર છે. રડતા રડતા સંતો પાસે આવે તે દાડે ખોટો હાર પહેરી લીધો કે છે મોટો ચડીને, અને વિડીયો ઉતરતી માંડવે બેહી ગયો પણ ઉપાધિને પાર નથી. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ અફસોસ નહીં. અને પ્રશ્નો બધા જે આવે છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે, આપણે અહીંયા જેટલા હોલમાં બધા બેઠા છીએ ને, આપણા બધાના જીવનના બધા પ્રશ્નો ભેગા કરીએ ને એ પ્રમુખ સ્વામી મહારાજને એક અઠવાડિયે અટેન્ડ કરવાના થાય છે. 85 વર્ષની ઉંમરે પણ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક સાધુ તરીકે હમણાં મૂકી દો. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનના અખંડ ધારક સંત એ બધી વાતો હમણાં આપણે નથી સમજવી. એમની જે આ વ્યવહાર કુશળતા છે, એ જે પ્રશ્નને સમજી શકે છે, એ પ્રશ્નનું નિરાકરણ કરી આપી શકે છે, એ બુદ્ધિશક્તિના તોલે પણ કોઈ ના આવી શકે. આપણને ક્યાં કોઈ સવારે પોણા ઉઠીને 2 જણાએ પૂછવા આવે છે? 2 જણાએ આપણું મોઢું જોવા આવે છે? અને પ્રમુખ સ્વામી મહારાજને સવારના પોરા મળવા માટે લાઈન કેવી હોય છે? દેખાય છે આપણા જેવા જ ને, પ્રમુખ સ્વામી બોલે ચાલે ઉઠે બેસે હરે ફરે, પણ સવારે આમ 9 વાગે એમનો નાસ્તો પતે ત્યારે આમ 150 જણાની લાઈન હોય, અને એમાંથી 5-25% તો પાછા બારગામથી બધા આવ્યા હોય, કટોકટીના પ્રશ્નો ઊભા થયા હોય એટલે આવ્યા હોય. બપોરે જમીન 1 વાગે બેસે પાછી 1/2 કલાક મુલાકાત ચાલે, લાઈન ઊભી હોય બહાર, આમ ઉતારાની બહાર એમના રૂમની બહાર આમ લો લાઈન ઊભી હોય, સાંજે પાછું એ ચાલુ હોય. તો કેમ, લોકોને વિશ્વાસ છે એમનામાં, શ્રદ્ધા છે એટલે આવે છે. તો જો સ્વામી પાસે પ્રશ્નો, એક સેમ્પલ પ્રશ્ન તમારી પાસે રજૂ કરું, હવે બધા વિચારજો તમારાનો ઉત્તર શું આપવાનો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ હરિભક્ત આવે, અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ હોય ને, પેલા હરિભક્ત આવે સવારના પોરમાં સાબરકાંઠાથી બસ પકડીને, 4 વાગ્યાની બસ પકડી હોય, અને સ્વામી અલ્પાર બતાવે ને પછી લાઈનમાં વ્યક્તિગત મુલાકાત માટે આવીને સ્વામી પાસે કે બાપા મારે એક પ્રશ્ન થયો છે. સ્વામી પૂછે શું? આ એક સેમ્પલ રજૂ કરું છું, એક્ઝામ્પલ રજૂ કરું છું. એ કે સ્વામી મારે, હું સરકારી નોકરી કરું છું અને સાબરકાંઠામાં અત્યારે છું, અને મને પ્રમોશન મળ્યું છે એટલે મારો પગાર પણ વધારો થશે, 1500-2000 જેટલો મારો પગાર વધશે, મારે એની બહુ જરૂર છે પગાર વધારો થાય એની. દીકરો દીકરી બે 10મા 12મા ધોરણમાં ભણે છે, એ લોકોની ટ્યુશનની ફી હોય બીજું ત્રીજું, એટલે પગાર વધે બહુ જરૂરી છે, એટલે પ્રમોશન તો મારે જોઈએ છે. પણ પ્રશ્ન એ છે કે પ્રમોશન મને આપે તો મારે સાબરકાંઠાથી નવસારી જવું પડે. નવસારી જવામાંય મને વાંધો નથી, પણ મારા દીકરાને દીકરી 10મા 12મા ધોરણમાં છે અને બંનેને બોર્ડની એક્ઝામ છે, અને ડિસેમ્બર મહિનો આવે છે, 2-3 મહિના પછી માર્ચમાં એ લોકોની બંનેની બોર્ડની પરીક્ષા છે, બે ભણવામાં હોશિયાર છે, પણ જો અત્યારે ટ્રાન્સફર લઈને નવસારી જાઉં તો પાછળ દીકરો દીકરી અહીં રહી શકે એવા કોઈ સગાવાળાનું ઘર નથી, સ્કૂલમાં ભણે છે એની માટે કોઈ હોસ્ટેલની વ્યવસ્થા નથી, પાછળ બંનેને એકલા મૂકીને જઈએ તો કોઈ ધ્યાન રાખનાર ન હોય તો એમને બધી ખાવા પીવાની, ઉઠવા બેસવાની, વાંચવાની બધી તકલીફ પડે, અને જો સાથે લઈને જઈએ અહીંથી એડમિશન કઢાવીને તો ત્યાં પછી એડમિશનના પ્રોબ્લેમ, અને કદાચ એડમિશન મળી ગયું ત્યાં નવસારીમાં તોય પાછો અમુક કોર્સ અહીંયા ચાલી ગયો હોય આ સ્કૂલમાં, એ ત્યાં હજી ન ચાલ્યો હોય, અહીં ન ચાલ્યો હોય એ ત્યાં વળી ચાલી ગયો હોય તો મોટો પ્રશ્ન, ટ્યુશનના સાહેબો બદલી નાખવા પડે. હવે નવી જગ્યા, નવા સાહેબો, નવું ટ્યુશન, એ બધું પાછું અનુકૂળ આવે ન આવે, અને આમાં તો 1-2 માર્કનો પણ ફેર પડે તો મેડિકલ એન્જિનિયરિંગ એડમિશન હાથમાં જતા રહે.
એટલે એક બાજુ એ પ્રશ્ન છે. અને એ પ્રશ્નનું ધ્યાન રાખીને જો હું અત્યારે પ્રમોશન ના લઉં તો બીજું પ્રમોશન મને 7 વર્ષે મળે અને પગાર વધારો અટકી જાય, 7 વર્ષે પાછો પગાર વધારો આવે, તો હું શું કરું? બદલી લઈને જઉં કે ના જઉં? આ થઈ ગયા બધા મોઢા શબ્દ થઈ ગયા કે નહીં? બધા સૂજે છે, આમાં કઈ સૂજે છે? આ પ્રશ્ન આપણે રજૂ થયો સેમ્પલ ક્વેશ્ચન, એમાં કોઈને કઈ સૂજે છે શું બોલવું? જો આમ દેખાય છે ને બધા ચહેરા આમ થઈ ગયા કે આમાં કઈ થાય એમ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એવરી સેકન્ડ આ પ્રશ્ન આવે છે, અને આમ લાઈન હોય 150 ભક્તોની, બધા પ્રશ્ન લઈને ઉભા હોય. અને પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રશ્ન સાંભળે, ધ મોમેન્ટ ધ ક્વેશ્ચન એન્ડ્સ હી સ્ટાર્ટ્સ આન્સરિંગ. બુદ્ધિ શક્તિ એમની કેવી છે, એનાથી વિશેષ આપણને આવાથી પ્રતીતિ આવે કે ભગવાન એમનામાં પ્રેરણા કરીને આપણને કહે છે. સ્વામી તરત સ્પોન્ટેનિયસલી, પ્રમુખ સ્વામી મહારાજ એમ કે હવે આપણને આ પ્રશ્ન પૂછે તો આપણે શું કહીએ? કે દોસ્ત એમ કરને, તું વિચાર ને હું વિચારું કંઈક, પહેલો જવાબ આપણો આ હોય. એટલે વિચારવાનું નથી, કટોકટીનું છે. કાલ સવારે 11 વાગે મારે સાહેબ પાસે જઈને સહી કરવાની છે કે હું ઓર્ડર સ્વીકારું કે ના સ્વીકારું પ્રમોશનનો, એ ઓર્ડર સહી કરવાનો છે. અને રાત્રે 9 વાગે અને કાલ સવારે 11 વાગે ઘરમાં બધા તૈન દાડાથી ખાતા પીતા વગરના ધ્યાન ધરાશે. ખાતા આપણે શું કહીએ કે દોસ્ત એમ કર, તું છે ને એક નિર્ણય લઈ લે, પછી આપણે હું તારી સાથે છું. પણ બિચારાથી નિર્ણય નથી લેવાતો એટલે જ પ્રશ્ન છે. બોલો, આવા પ્રશ્નમાં આપણે આપણો સગ્ગો ભાઈ હોય કે ભાણિયા ભત્રીજા હોય કે મિત્ર હોય શું કરી શકીએ? કંઈ ના થાય આપણાથી, આપણી બુદ્ધિ લોક થઈ જાય. અને પ્રમુખ સાહેબ મહારાજ પૈસા પેલો આવ્યો હોય સવારના પોરમાં 4 વાગ્યાની બસમાં બેસીને આવ્યો હોય સાબરકાંઠાથી અમદાવાદ થાકેલો પાકેલો, તો આવા આવા જવાબના અપેક્ષા આવ્યા હોય? સ્વામી એમ કે તું એમ કર વિચાર પછી હું તને કહું, તો એ તો ઘરે કરતા હતા, તમારા પાસે આવ્યા શું કરવા? સ્વામી એમ કે, સ્વામી પાછું એવું ના પોસાય કે એમ કર તું મને સાંજે મળ, એટલે સાંજે જેવા બીજા હો તો ઊભા જ રહેવાના છે. એમ ના કહેવાય કે તું કાલે આવજે, પેલો બિચારો માંડ એક દાડો લઈને આવ્યો અને પૂજા લીધા વગર આવ્યો હોય, બપોર નીકળી જ જવાનો હોય. સ્વામી હેઝ ટુ ગીવ ધ આન્સર, એમને જવાબ આપવાનો જ છે. અને એ પાછું પ્રમુખ સાહેબ મહારાજ એમ કે એમ કર, હવે એમ કર તું થોડીક વાર વિચાર ને હું વિચારું. કોઈ દિવસ પ્રમુખ સાહેબ મહારાજે પ્રશ્ન સાંભળે પછી વિચારતા જોયા છે કે હું આમ બેસીને આમ દાઢી હાથ દઈને આમ વિચારતા કે અમે આપણે શું કરશું શું કરશું શું કરશું એવું કરે છે? સ્પોન્ટેનિયસલી તરત જ સીધો ધબો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય ને ત્યાં તો હાથ ઊંચો થઈ જ ગયો હોય, એ મહારાજની પ્રેરણા છે. હાથ હું થઈ જાય મારી જ ધબકા, વાંધો નહીં, મહારાજના આશીર્વાદ છે, તું તાર જાન અવસારી, બધું સારું થઈ જશે, અમે પ્રાર્થના કરશું, ભણવાનું સારું થઈ જાય, મહારાજ દયા કરશે, જા. ગયો પેલો આમ દઈને બહાર, અને પેલો બહાર જાય એટલે એને કટોકટી હોય. ઘરે પેલા એના પત્ની બે દીકરા દીકરી બે હવાના પોરમાં નિર્જળા કરીને બધા 3 જણા બેઠા હોય, માળા હાથમાં લઈને, શું પાપા શું કહેશે, શું કહેશે સ્વામી, શું કીધું હશે? અને પેલો બહાર નીકળીને પીસીઓમાંથી ફોન કરે, બાપાએ કીધું નવસારી જવાનું, સારું ચલો એક નિર્ણય તો આવી ગયો, એમ બધા રાજી થઈ જાય. અને બિસ્તરા પોટલા લબા ચલાવીને આર્મી નેવી ને એરફોર્સ 3 જણા નવસારી. તો આ એક પ્રશ્નની રજૂઆત કરી, આવી હાર માળા હોય પ્રમુખ સાંઈ મહારાજ, અને આ પ્રશ્નનું સમાધાન કરે. જો દુનિયાના કોઈ ધર્મગુરુ આ નથી કરતા, હા, ઓન્લી પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ આમાં જ રિસ્ક ના લે, બધાને પાટ ઉપર બેસીને કથા કરવી ગમે, વાવા કરવી ગમે, વખાણ કરવા ગમે અને હાર પહેરવા ગમે. હરિભક્તોને પોતાના આશ્રિતના વ્યવહારિક પ્રશ્નોમાં રસ લઈને સમાધાન કરી આપવું, નો બડી ટેક્સ ધ રિસ્ક. કોઈ ધર્મગુરુ આ જોખમ નથી લેતા, કારણ એમાં તો શિષ્ય ખોવાની વાત આવે. એ કે હા તું તારા દુકાન વેચી, તું તારા સરકારી નોકરી છોડી દે અને તારા મિત્ર છે ભાગીદાર થાય છે તો એમાં દુકાન તું કરજે, જા આશીર્વાદ છે. પછી દુકાન ના ચાલી તો ના ચાલેનો વાંધો નહીં, એમાં એનો મિત્ર દગો દઈને પૈસા લઈને જતો રહેતો. એક તો VRS લીધું અને એના માન 18 લાખ આવ્યો અને એમાંથી 10 લાખ ઇન્વેસ્ટ કરે, પેલો લઈને જતો રહેતો, તો પેલો શિષ્ય ખોવે ખબર. ધર્મગુરુ એકવાર એને કીધું કે તું સરકારી નોકરી છોડીને લે આશીર્વાદ છે, દુકાન લઈ લે, પછી દુકાન ના ચાલી તોય પાછો સાંઈ પાસે આવે તોય આશીર્વાદ આપવાના. દુકાનમાં પાછો હાર્ડવેરનું કરતો ને એમાં પ્લમ્બિંગનું ઘૂસાડવું હોય તોય પ્રમુખ સાંઈ મારી પાસે આશીર્વાદ લેવા આવે. આ બધું જ પ્રમુખ સાંઈને ખબર છે કે હું એકવાર એને એક કામ માટે હા પાડીશ એટલે એના પેટા વિભાગમાં બીજા 6 કામ મારી પાસે લઈને આવવાનો છે આવતા 2.5 વર્ષમાં. એ બધું એ જાણે છે તો એ રસ લે છે. કેમ? એ ત્રીજો પ્રશ્ન સીધો રેમન વિલિયમ્સે પૂછ્યો, વિથ વોટ ઇન્ટેન્શન. બહુ જ ફાઇન ક્વેશ્ચન પૂછ્યો કે કયા હેતુથી તમે એક ધર્મગુરુ, એક સાધુ, એક ત્યાગી હોવા છતાં તમારા હરિભક્તો જે ગ્રસ્ત છે એના વ્યવહારિક પ્રશ્નોમાં તમે રસ લો છો? અને ત્રીજા પ્રશ્નનો જવાબ પણ પ્રમુખ સ્વામી મહારાજ આપ સ્પોન્ટેનિયસ આપ્યો. સ્વામી કે અમે હરિભક્તોના પ્રશ્નમાં એટલા માટે રસ લઈએ છીએ કે એને કોઈ વ્યવહારિક દુઃખ હોય અને કોઈ જગ્યાને ઠાલવવાનો એની જગ્યા ના મળતી હોય, અમારી પાસે ઠાલવે તો એનું મન હળવું થઈ જાય અને અમે અમારા ઈષ્ટદેવને સંભાળીને એને ઉત્તર કરીએ, આશ્વાસન આપીએ, સમાધાન કરીએ, આપીએ અને આશીર્વાદ આપીએ, તો એને માનસિક રીતે ઘણી રાહત થઈ જાય,
એના પ્રશ્નનું સમાધાન પણ એને મળી જાય, એને એક રસ્તો મળી જાય બીજો ગૂંચવાતો હોય તો, અને કાર્ય કરવા મંડી પડે તો એના એ પ્રશ્નનું સમાધાન થઈ જાય તો એને ભગવાન અને સંતમાં પ્રીતિ વધે, એને સત્સંગ કરવાની દ્રઢતા વધે, અને ભગવાનનું ભજન એને પ્રશ્ન ઓછા હોય તો સારું કરી શકે. એટલે અમે વ્યવહારિક પ્રશ્નમાં રસ લઈએ છીએ. આ શું કહેવાય? આ એનું ભક્ત વત્સલપણું કહેવાય. પ્રમુખ સાંઈ મહારાજ બોચાસનમાં હતા, એક વખત સંતોએ કીધું કે સ્વામી હવે તમારે પણ પોપ જેવું કરવાનું. શનિ રવિ એક વખત જે શિખર મંદિરમાં રહેતા હોય ત્યાં ગેલેરીમાં બહાર આવવાનું અને આમ હાથું ચોકર દેવાનું, આમ આમ આમ આટલા બધા બેઠા હોય એમાં આમ આમ કરી દેવાનું. એમાં બધા વ્યક્તિગત દર્શન સમજી લેવાના, કથા સમજી લેવાની, ચરણ સ્પર્શ સમજી લેવાના, પત્ર લેખન આવી ગયું, ફોન આવી ગયું, બધું આવી ગયું. સ્વામી આમ સાંભળી રહ્યા. વિવેક સાગર સ્વામીએ કહ્યું, યોગીચરણ સ્વામી ઊભા હતા, બીજા એક બે સંતો ઊભા હતા, બધાએ સૂર પુરાવ્યો કે હા સ્વામી હવે તો એવું જ કરવા જેવું. તમારી ઉંમર અત્યારે 82 વર્ષની થઈ, 3-4 વર્ષ પહેલાંની વાત છે. સ્વામી આમ સાંભળી રહ્યા ને, પછી સ્વામી એકદમ ભાવાદ્રભ મુખારવિંદે, એમની આંખોમાં એકદમ કરુણા, આમ હરિભક્તો માટે પ્રેમ છલકાતો હતો. સ્વામી બોલ્યા, પલંગ ઉપર બેઠા હતા, સુવાનો જ આમ તૈયારી જ હતી. સ્વામી કે જુઓ, આપણા નથી, જેની જે રીત હોય એ પ્રમાણે ચાલતા હોય, પણ આપણે તો મહારાજના વખતથી હરિભક્તોના પ્રશ્નમાં રસ લેવો ને હળી જ છે. પછી બીજું વાક્ય બોલ્યા સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી હરિભક્તોને રાજી કરતા જોયા છે, મેં જોગી મહારાજને 80 વર્ષની ઉંમરે વ્હીલ ચેરમાં બેસીને સભામાં જતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું એક જગ્યાએ પગ વાળીને તો મેં મારા ગુરુની યથાર્થ સેવા કરી ના કહેવાય. હવે એમને સેવામાં શું બાકી છે? તોય પોતે આવું માને છે, આવી ભાવનાથી જીવે છે, અને આવું બોલતા બોલતા પોતે ગળગળા થઈ ગયા કે મેં શાસ્ત્રીમાને જોગી મહારાજને કેટલી દેહની તકલીફ હતી છતાં ભીડો વેઠતા મેં જોયા છે નજરો નજર, પછી મારાથી પગ વાળીને બેસાય કેમ? એક વખત એક હરિભક્તે સાહજિક પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું કે સ્વામી શ્રીજી મહારાજના ચરણાવિંદમાં ઉર્ધ્વરેખા હતી, તમારા ચરણાવિંદમાં તમે શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો તો ઉર્ધ્વરેખા કેમ નથી? તો સ્વામી હસતા હસતા કે હરિભક્તોના ઘરે પધરામણી કરી કરીને ઘસાઈ ગઈ. એટલે સમજવાનું કેવી પધરામણી એમને કરી હશે, કેટલો બધો ભીડો બેઠ્યો હશે. સ્વામી કે હરિભક્તોના ઘરે પધરામણી કરી કરીને ઘસાઈ ગઈ, ઉર્ધ્વરેખા હતી ને અહીંયા પતી ગઈ બધી. કે જો આવી રીતે એમણે હરિભક્તોને રાજી કર્યા છે, તો જો એમણે જેવું શ્રીજી મહારાજનું ભક્તવત્સલપણું હતું એવું ભક્તવત્સલપણું દાખવ્યું છે, તો એ મહારાજના જીવનમાં હતું ને આપણને જોવા મળે છે. ત્યારે સ્વામીના જીવનની આ એક વિશેષતા છે. એટલે આવી રીતે હરિભક્તોના પ્રશ્નમાં પણ પોતે રસ લે છે, દરેક નાના મોટા પ્રશ્ન. શ્રીજી મહારાજ એક વખત ત્યાં ફરતા ફરતા પેલા ફોઈબાના ગામમાં પધાર્યા, મચ્છિયાઓ, અને મચ્છિયાઓમાં રાત્રે શ્રીજી મહારાજ સભા કરીને બેઠેલા, અને સભા પૂરી થઈ પછી મહારાજે ઠાકોરજીનો થાળ જમવા માટે જવાનું હતું, મૂળજી બ્રહ્મચારી બોલાવ્યા, મહારાજ કે તમે જાઓ, અમે હમણાં આવીએ છીએ, તમે રોજકાવાળા આપણા કાકાભાઈ છે એને મોકલો, અને આપણા જીજીબા આપણા વૃદ્ધ બાય હરિભક્ત છે એને પણ મોકલો. બધાને બોલાવ્યા, એક બે બાય વડીલ હરિભક્તો હતા, એક બે પુરુષ હરિભક્તો, બધાને બોલાવ્યા, અને મહારાજે પોતે ખાનગી કરી. મહારાજ કે મને મનમાં એક વિચાર આવે છે. હરિભક્તે પૂછ્યું, મહારાજ શું? મહારાજ કે આપણને ઝીણાભાઈ છે પંચાળાના, એ કાયમ કહે છે કે મારી દીકરીનું લગ્ન કરવાનું છે, અને મારી દીકરી એ લગ્ન લાયક ઉંમર એમની થઈ છે, તે કોઈ સારું ઠેકાણું હોય તો કહેજો. તો મહારાજ કે મને એમ થાય છે કે એ મચ્છિયાઓના આપણા હાલાજી છે એના દીકરા સાથે ઝીણાભાઈની દીકરીનું લગ્ન કર્યું હોય તો કેમ છે, એના દીકરા સાથે ઝીણાભાઈની દીકરીનું લગ્ન કર્યું હોય તો કેમ. મહારાજા

દરબારમાં તો ના જ જાય, એટલે એકવાર વિચારવું પડે. એટલે મહારાજ કે મને પણ આ વિચાર આવ્યો હતો કે ઝીણાભાઈ છે, ગરાસિયા દરબાર છે, ને હાલાજી એ કાઠી દરબાર છે, પણ છતાં મને મનમાં એમ થાય છે કે દીકરો ને દીકરી બે જણા ત્યાં સુખી રહેશે. આટલું મહારાજ બોલ્યા એટલે બધા હરિભક્તોએ હાથ જોડ્યા, જીજીભાઈએ હાથ જોડ્યા, કાકાભાઈએ હાથ જોડ્યા કે મહારાજ જો તમને મનમાં એમ લાગતું હોય કે બેના લગ્ન થઈને બે સુખી રહેશે તો સારું છે. મહારાજ કાકાભાઈને કે તમે જાઓ હાલાજીના ઘરે, અને જીજીભાઈને મોકલ્યા કે તમે જાઓ દીકરીને જઈને સમજાવો કે અમારે હાલાજીના દીકરા સાથે એમના લગ્ન કરાવવા છે. એટલે બે જણા ગયા મહારાજની આજ્ઞા પ્રમાણે. જીજીભાઈ સીધા ત્યાં ઝીણાભાઈની દીકરીને મળ્યા કે મહારાજ તારું લગ્ન નક્કી કરે છે. હવે એમને તો મહારાજ પ્રત્યે અનન્ય ભાવ હતો, એટલે ઝીણાભાઈના દીકરીએ કહ્યું કે જેમ મહારાજ નક્કી કરતા એમ હું રાજી છું. અહીંયા કે એક હાલાજી છે કાઠી દરબારના દીકરા સાથે મહારાજ તારું નક્કી કરે છે એટલે મને મોકલી છે. ત્યારે ઝીણાભાઈના દીકરી કે બહુ સારું, મહારાજની ઈચ્છા હોય અને મહારાજ પોતે નક્કી કરતા હોય તો હું રાજી છું. આ બાજુ હાલાજીના દીકરાએ હા પાડી દીધી. બે આશ્રિત કુટુંબો હતા મહારાજના, અને મહારાજ પાસે આવીને બે જણાએ વાત કરી. ત્યાં સુધી મહારાજ થાળ જમવાના બેઠા. મહારાજ કે તમે મને બંને જણા શું કહે છે જવાબ લઈને આવો, પછી હું જમવા બેસું. અને બંને જણા જવાબ લઈને આવ્યા કે મહારાજ દીકરો ને દીકરી બે હા પાડે છે. ત્યારે મહારાજે ધીમેથી જીજીભાઈને પૂછ્યું કે તમે દીકરીને વાત કરી પણ દીકરીના બાપ ઝીણાભાઈને વાત કરી? એટલે કે મહારાજ એમને વાત નથી કરી, નથી મળ્યા. એટલે મહારાજે કાકાભાઈને કીધું તમે જાઓ ઝીણાભાઈને વાત કરો. પછી થાળ નહોતા જમે ખબર પડી, એટલે પછી થાળ જમવા બેસાડે હરિભક્તોએ, અને કાકાભાઈએ ઝીણાભાઈને વાત કરી. ઝીણાભાઈ તો એકદમ ઊંડા ઉતરી ગયા કે હા, આટલા મોટા ઘરની અમારી દીકરી આવી રીતે ઉછેરી હોય અને આ નાના ઘરમાં જશે. પણ છતાં એક બાજુ એમને મનમાં વિચાર્યું કે મહારાજ પોતે જો આ સંકલ્પ કરતા હોય તો પછી આપણે. એટલે એમણે પોતે ઝીણાભાઈ એમને દીકરીને પૂછ્યું કે મહારાજ આવું નક્કી કરે છે? એની દીકરી કે મહારાજ નક્કી કરતા હોય તો હું રાજી છું. પછી સમાચાર આવ્યા સ્વામી મહારાજ બહુ રાજી થાય. મહારાજ કે કાલે મારી પ્રાતઃ પૂજા પતે પછી આપણે વિધિ કરાવીએ અને ત્યાં જ બંનેનું શક પણ ગોઠવીએ. ચટમગની પટવ્યા શ્રીજી મહારાજ તો એકવાર નિર્ણય લે એટલે તો. અને પછી મહારાજે ત્યાં બીજે દિવસે સવારે બધી વિધિના એંધણ કર્યા, બધી વિધિ પોતાના પ્રાતઃ પૂજા પછી કરાવડાવી. મહારાજ ઝીણાભાઈને પૂછ્યું કે તમારી દીકરીને લગ્ન થાય તમારે કરો શું વ્યવહારમાં? એ બધો વ્યવહાર કરાવડાયો, બે બાજુથી બધો વ્યવહાર કરાવડાયો. અને મહારાજ કે જમણમાં શું હોય? એટલે જીજીભાઈ કે મહારાજ અમારા દરબારોમાં સગાઈ થાય ત્યારે શેલણનું ભોજન હોય એની રસોઈ કરાવીએ. મહારાજ કે તો કરો અને ઘી અમે પીરસશું. અને બધા દરબારોને બધાને જમવા બેસાડે એટલે હરિભક્તો હાજર હતા, અને મહારાજ પોતે ઘીની વાઢી લઈને નીકળ્યા. પણ કેવી રીતે પીરશે? એક જણાની તાસમાં આખું આમ ઘીની વાઢી ઊંધી કરી દે ને ઘીથી તાસ ભરચક ફૂલ કરી દે ને, પછી બીજાને પીરસવાનું હોય ને તો વચ્ચે શ્રીજી મહારાજ ધાર બંધ કરે નહીં. ખ્યાલ આવે ને? ઘીની ધાર વચ્ચે બંધ ના થાય. એક થાળીમાંથી બીજી થાળી તરફ પહોંચતા વચ્ચે ક્યાં જાય? ઘી નીચે પડે. કોકે મહારાજે કીધું મહારાજ કે પાણી હોય તો લોકો એવું ના કરે, આ તો ઘી હતું. મહારાજ કે બંને જણાએ દીકરા દીકરી અમારી મરજીમાં ભળીને હા પાડી છે તો અમે પણ રાજી છીએ, અને જેમ તમને રાજી હોય તમે બધો વ્યવહાર કરો એમ અમે આ અમારો રાજીપો દર્શાવીએ. તો ઘી ઢોળી એવી રીતે મહારાજે ઘી પીરસ્યું, બધાને સ્મૃતિ આપી, ખૂબ ઘી જમાડ્યું બધાને. પછી મહારાજે બંને દીકરા દીકરીને આશીર્વાદ આપ્યા. મહારાજ કે તમે ખૂબ સુખી રહેશો બંને જણા, અને અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે જ્યાં સુધી આ પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તમારી પેઢીઓમાં કાયમ સત્સંગ રહેશે, એવા આશીર્વાદ શ્રીજી મહારાજે આપ્યા. પણ એ લગ્ન શ્રીજી મહારાજે કરાવડાયું. હવે આપણને વ્યવહારિક દ્રષ્ટિ કે લૌકિક દ્રષ્ટિ એમ લાગે કે ઘણી વખત આવું વ્યવહાર કોઈ મોટું ઘરનું હોય નાના ઘરનું હોય બધું, પણ ભગવાન અને સંત બધું નિર્માણ કરતા હોય છે, બધું જાણતા હોય છે ક્યાં કોણ સુખી થશે એ પોતે અંતર્યામી છે. પણ આવા પોતે ભક્તવત્સલ હતા કે પોતાના આશ્રિત ભક્તોનું સર્વ પ્રકારે હિત ઈચ્છતા, એનું આ લોકનું જીવન પણ પોતે ગોઠવી દેતા. પરલોકનું તો પોતે નિશ્ચય કલ્યાણ કરવાના છે પણ આ લોકનો વ્યવહાર પણ સર્વ પ્રકારે પોતે ગોઠવી દેતા, આવા પોતે ભક્તવત્સલ હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા જ ભક્તવત્સલ છે. મુંબઈના હરિભક્ત છે સાધુરામભાઈ અને એમના દીકરા માર્કંડભાઈ, અત્યારે તો માર્કંડભાઈ એમના પત્ની ફૂલ ટાઈમ દિલ્હી અક્ષરધામની સેવામાં છે. પણ આજથી લગભગ 5-6 વર્ષ પહેલાં માર્કંડભાઈએ બાપાને વાત કરી, સ્વામી બે દીકરીઓ મોટી થઈ ગઈ છે અને એમને લગ્ન કરવાના છે, તો હવે કોઈ સારો સત્સંગી છોકરો હોય તો તમે કહેજો. હવે આ તો કેટલા મોટા ઘરના આખા કુટુંબ, અને સ્વામીને વાત કરી રાખેલી સ્વામી બંને દીકરીઓ એકદમ ચુસ્ત સત્સંગી છે, બહાર પાણી પણ કોઈ દિવસ નથી પીધું, કોઈ દિવસ ફિલ્મ નથી જોઈ. હવે આ તો કરોડોપતિનું ઘર કહેવાય, અબજોપતિ માણસો કહેવાય. અત્યારે તે વાલકેશ્વરમાં જે ફ્લેટમાં રહે છે બધા કરોડો રૂપિયાના એ ફ્લેટ છે. કે સ્વામી પણ બંને દીકરીઓ એમ કહે છે કે ચુસ્ત સત્સંગી છોકરો જોઈએ, નિયમ ધર્મવાળો, રવિસભા આ તે બધું વ્યવસ્થિત ભર્યો.
હવે આવડા મોટા ઘર

માટે એવો સત્સંગી છોકરો શોધવો, સ્વામી કે સારું કરશું. જ્યારે જ્યારે સાધુરામભાઈ કે એમના દીકરા માર્કંડભાઈ મળે, ત્યારે બંને સાધુરામભાઈ એમને પૌત્રી હોય અને માર્કંડભાઈ એમને દીકરીઓ થાય, એમની વાત કરે. સ્વામી કાયમ કે સ્વામી કે આ જોશું, હશે તો કહેશું, હશે તો કહેશું. એ દરમિયાન બહુ સારા સારા માંગા દેશ પરદેશ થયા, કારણ કે એક દીકરી સ્વિટ્ઝરલેન્ડ ભણેલી ને એક દીકરી અહીંયા ત્યાં લંડન, એટલે મોટા મોટા ઘરોમાંથી માંગા આવે, પણ બે દીકરીઓ ના પડે, સત્સંગી જ છોકરો જોઈએ, ચુસ્ત નિષ્ઠાવાન. એટલે હવે સ્વામી પણ બધે શોધતા હતા, પણ આમ યોગ્ય પાત્ર મળતું નહોતું. એટલે કાયમ આ કે કરે સ્વામી કે કરશું. 1.5 વર્ષ વીતી ગયા, અને એક દિવસ સ્વામી એ મુંબઈમાં હતા, 99 ની સાલમાં ના, લગભગ 97 ની સાલમાં. અને સ્વામી સવારે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા, આમ ઘનશ્યામ મહારાજના ખંડમાંથી પાછા ફરતા હતા, અને પેલા દિવ્ય સાગર બાળમંડળનો કાર્યક્રમ હતો, આમ ઉભેલો જોયો. સ્વામીએ નજીક બોલાયો, સ્વામી કે શું કરસ તું, તારે ભણવાનું પૂરું થઈ ગયું? તો કે હા સ્વામી. સ્વામી કે તમે સોની એટલે કેવા સોની? તો કે બાપા આમ પરજિયા સોની. સ્વામી કે તારે લગ્ન થઈ ગયું? કે નાના સ્વામી, મારું લગ્ન ક્યાં થયું? મારું થયું તમને ખબર ના પડે, આશીર્વાદ લેવાના આવું કે તમને પૂછ્યા વગર થોડે કરું કે? સ્વામી કે તારે લગ્ન નથી કરવાના? તો કે હા કરવાના. સ્વામી કે ક્યાંય જોયું તે? તો કે ના જોયું નથી. તો સ્વામી કે અત્યારે શું શું મનમાં શું છે તારે? એ કે બાબા મારી ઈચ્છા છે, હમણાં ન્યૂઝીલેન્ડ મારે જવાનું છે, અને ત્યાં 2-1 વર્ષ હું જોબ કરું અને ત્યાં સેટ થઈ જાઉં, પછી લગ્ન કરવા માટે પાછું આવીશ. તો સ્વામી આમ એક સેકન્ડ માટે આમ જરૂર વિચારી, અને પછી સ્વામી દિવ્યેશને કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ત્યારે ક્યાંય જવાનું નથી, અને હું તને કહીશ. તો દિવ્યેશ કે ભલે સ્વામી, જેમ આપની ઈચ્છા હોય. પછી એકદમ ધીમેથી નજીક જઈને સ્વામી એને પૂછ્યું, ધીમા સ્વરે, સ્વામી કે તને પટેલ ફાવે? સ્વામી પૂછ્યો પેલા સાગરને, દિવ્યેશને, તને પટેલ ફાવે? એટલે પેલો કે સ્વામી તમે કોણ એટલે બધું ફાવે, તમે મનમાં ખચકાટ ના રાખતા, તમારા મનમાં જે હોય કહેજો. સ્વામી કે સારું, તું ક્યાંય જોતો નહીં, તારા પપ્પાની ઘરે જઈને વાત કરી દે, સ્વામીએ ના પાડી. એટલે ઘરે જઈને વાત કરી, સ્વામીએ મને આવું કહ્યું. અને એ તો બધા એકદમ નિષ્ઠાવાન મહેન્દ્રભાઈ ને બધા સત્સંગી, એટલે કે ભલે સ્વામી, આ સ્વામી જે નક્કી કરતા હોય. 4-5 દિવસ થયા, પછી એક દિવસ રાત્રે સ્વામી આમ વ્યક્તિગત મુલાકાત પતિ અંદરની રૂમ, મુંબઈ ક્ષેત્ર 1 ના એના દીકરો. સ્વામી કે અહીંયા તે ભણી લીધું? તો કે શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયર થયો. સ્વામી કે હવે શું કરવાનું? તો કે બાપા અમેરિકાના મારે વિઝા તૈયાર થઈ ગયા છે H1, અને મને ત્યાં કંપનીએ સ્પોન્સર કર્યો છે, અને હું હમણાં 1 મહિના પછી અમેરિકા જાઉં છું. સ્વામી કે તારું લગ્ન થઈ ગયું? તો કે ના. સ્વામી કે તે જોઈ રાખ્યું કે નક્કી થયું છે સગાઈ? કે ના બાપા, કંઈ નક્કી નથી થયું. સ્વામી કે બસ તો હું નક્કી કરીશ, તું ક્યાંય જોતો નહીં. તો કે સારું. એટલે 2 બુકિંગ પૂરા કરી નાખ્યા સ્વામી તરત. અને પછી 99 ની સાલમાં આપણે અહીંયા ભરૂચમાં આપણે જે પ્રતિષ્ઠા થઈ, 2001 ની સાલમાં મને લાગે છે, અને ભરૂચના પેલા આપણે કળશ પૂજન હતું ભરૂચમાં આપણે શિખરબદ્ધ મંદિરનું, આગલા દિવસે સાંજે સ્વામી પત્ર લેખન કરતા ધર્મચરણ સાહેબ કીધું માર્કંડભાઈને ફોન કરો મુંબઈ. ભરૂચથી માર્કંડભાઈને ફોન કર્યો, જે આ 2 દીકરીના બાપ. સ્વામી કે શું કરો છો? તો કે બાપા રોડ ઉપર છું ને, અત્યારે ઓફિસથી ઘરે જઉં છું. સ્વામી કે કાલ સવાર મને અહીંયા ભરૂચ આવીને તમે મળો. તો કે હા ભલે. એણે પૂછ્યું કે બાપા મારે કંઈ આમ કરવાનું છે, મારે કંઈ લઈ આવવાનું છે, કંઈ કામ છે આપને? સ્વામી કે ના, તમે આવો ને પછી હું વાત કરું. તો સ્વામી એ આવ્યા, એ તો બીજે દિવસે નીકળી ગયા ઘરે, કે મને સ્વામીએ બોલાયા છે જે કામ હોય. અને પહોંચ્યા આ બાજુ, સ્વામી દિનેશભાઈને ફોન કર્યો, દિવ્યેશને ફોન કર્યો. હવે દિવ્યેશ હતો, એના પપ્પા મહેન્દ્રભાઈ બાર ગામ ટૂર ઉપર હતા, દિનેશભાઈ હાજર હતા, અને દીકરો કેદાર હતો એ હાજર નહોતો, એને એ લોકોને બોલાયા. અને સ્વામી કે જો માર્કંડભાઈ કીધું તમારી 2 દીકરીનું લગ્ન આપણે નક્કી કરીએ છીએ. માર્કંડભાઈ તો જોઈ જ રહ્યા સ્વામી સામે, કે ભલે સ્વામી. એ કીધું સ્વામી કે, સ્વામી કે બાબા કીધું હતું બધા કુટુંબને સાથે લઈ આવવા. સ્વામી કે એની કંઈ કોઈ જરૂર નથી, આપણે તમે જોઈ લો ને કે. અને પછી સ્વામી કે જો આ 2 દીકરા છે, એનો બાપ છે, એના દીકરા તમે મળી લો, જોઈ લો. કે માર્કંડભાઈ કે સ્વામી બધું જોયેલું જ છે, આપ જો નક્કી કરતા તો અમે રાજી જ છીએ. સ્વામી કે એમ નહીં, તમે ઘરે ફોન કરીને પૂછી જુઓ. હવે એક તો બોલાયા નહીં, હવે ઘરે ફોન કરીને હું પૂછવાનું? પણ પેલા માર્કંડભાઈએ ઘરે ફોન કર્યો અને એમના વાઈફને વાત કરી, ત્યાં તો બધા રાત જોતા હતા, સ્વામી શું કામ બોલાયા હશે. એટલે માર્કંડભાઈ એમના વાઈફને કીધું કે આપણી બંને દીકરીઓના લગ્ન અહીંયા તો સ્વામી નક્કી કરે છે, અને 2 છોકરા અહીંયા હાજર છે, અને સ્વામી કે અત્યારે જ સગી કરવાની, એટલે રાત્રે પહોંચી ગયા હતા, અને સ્વામી કે કાલ સવારે પૂજામાં પછી આપણે સગી કરવાની. એટલે વાઈફ કે તો સ્વામી જેમ નક્કી કરતા હતા આપણે રાજી છીએ. એટલે એમણે મોબાઈલ ચાલુ રાખીને અંદર પાછા સ્વામી પાસે આવે, સ્વામી ઘરેથી રાજી છે. સ્વામી કે 2 દીકરીઓને પૂછો. પાછા બહાર ગયા, પાછા 2 દીકરી સાથે વાત કરી, સ્વામી તમારું લગ્ન અહીંયા નક્કી કરે. બંને દીકરીઓએ જેમ જીનાભાઈની દીકરીએ મહારાજને કેવડાવ્યું, એમ પ્રમુખ સ્વામી મહારાજને કેવડાવ્યું, એમના પપ્પાને વાત કરી માર્કંડભાઈને કે જેમ સ્વામી રાજીઓને તમે હા પાડ દો. આ નાની વાત નથી, આ સાધુ થવા જેવી વાત થઈ ગઈ, આ સાધુ થવા જેવી વાત થઈ ગઈ. અને પછી સ્વામીને હા પાડી, સ્વામી બહુ જ રાજી થયા, અને સામે બધા રાજી હતા. અને સ્વામી કે પેલા પરમાનંદભાઈ આવ્યા હતા ઉમરેઠવાળા કળશ પૂજનની વિધિ કરવા માટે, એને કંઈ ના હતું રાખ્યું, એમની પાસે ખાનગી રાખેલું સ્વામી. બીજે દિવસે કળશ પૂજનનું બધું ચાંદન વિધિ પતી ને, અને ઘનશ્યામભાઈ આમ ચોપડી બંધ કરતા હતા મરે કરીને, એમની સ્ટાઇલ પ્રમાણે તેમ બંધ કર્યું. સ્વામી કે ઉભા

આપણે છે ને વેવિશાળ કરાવવાના છે. તો ઘનશ્યામભાઈ કે કોના? સ્વામી કે જો આ દીકરાનો બાપ ઉભો છે, એનો દીકરો નથી, આ એક દીકરો ઉભો છે એનો બાપ નથી, અને આ બે દીકરીનો બાપ ઉભો છે, તો વિધિ ચાલુ કરાવો. એટલે પણ આમાં વિધિ થાય? અર્ધી પાર્ટી ગેરહાજર હોય ને 50%? સ્વામી કે વિધિ ચાલુ કરાવું, ઉભો છું એમ કે પોતે ઉભા રહ્યા વિધિમાં. હવે જેટલા ગેરહાજર હતા ને એ બધાનો રોલ પોતે ભજવતા હતા. ગુરુ ગણો કે બાપ ગણો કે માં ગણો કે જે ગણો, એ ગોર ગણો કે જે ગણો, એ પોતે વન મેન શો, પોતે હાથમાં જળ લીધું ને સંકલ્પ કરતા હતા. અને સ્ટેજની નીચે ઉભા હોવા બધાને એમ થાય કે હવે એક વિધિ તો પતી ગઈ, જય બોલે કે બીજી વિધિ શરૂ શેની થઈ ગયા છે. અને સ્વામી આ વિધિ ચાલુ કરાય ને પછી બધી વિધિ બોલતા હતા વચ્ચે વચ્ચે. સ્વામી કઈ કામ હતું એટલે કોઈ સંતોને બીજી વાત કરતા હતા. અને એમાં વિધિ ચાલુ થઈને બધી આગળ વિધિ ચાલી. અને માર્કંડભાઈએ બે દીકરી વતી એનો બાપ હાજર, બે દીકરીની દીકરા આપજો ને, આ બાજુ પેલા લોકો ગેરહાજર અડધા, અને બધા સંકલ્પ કરતા હતા. અને પછી એકદમ વિધિ અટકી. એટલે સ્વામીને એકદમ આમ ધ્યાન ગયું. સ્વામી કે કેમ બધું અટક્યું? એટલે માર્કંડભાઈ કે સ્વામી પરમાનંદભાઈ એટલે જે વિધિ કરાવે છે એમ કહે છે કે નામ બોલો કે સામ સામે લગ્ન થાય, કોણ કોના લગ્ન થાય એ પ્રમાણે. તો સ્વામી કે એમાં શું બોલી નાખો નામ? આ બે આપણે તમને ઓળખો તો છો, બે હરિભક્તોને બે દીકરા કે. ત્યારે માર્કંડભાઈએ બાપાને પ્રશ્ન પૂછ્યો, સાંભળજો હા, હરિભક્તોને કેટલો વિશ્વાસ હોય છે મારા સ્વામીમાં કે બાપા હું નામ તો બોલું કે બે દીકરીના લગ્ન આ બે દીકરાઓ સાથે, પણ કોના કોની સાથે તો કહો એ ગોઠવણ કોના. આટલી બધી વિધિ ચાલુ હતી ત્યાં સુધી કોના કોની સાથે એ તો હજી આમ બધું સ્વામીના મનમાં મોટા પુરુષને અંતર્યામી પણ જાણતા હશે, પણ બેમાંથી એક કુટુંબે પૂછ્યું નથી કે આ બેની સામે બે ગોઠવો છો, પણ એમાં ઇન્ડિવિજ્યુઅલ કોણ કોની સાથે એ તો નક્કી કરો. કેટલો વિશ્વાસ બંને કુટુંબોને, જેમ સ્વામી કરતો એમ બધું સારું જ છે. જો આ મોટા પુરુષમાં આટલો વિશ્વાસ આવે ને, આવા ભક્ત માટે ભગવાન અને સંત પોતાના અંતરનો રાજીપો રેડી દેતા હોય, આવો વિશ્વાસ એમનામાં આવે ને ત્યારે આપણું ભક્ત પણ સાચું. અને પછી સ્વામી બાપા કે હા તો શું છે? તો કે બાપા કોણ કોની સાથે એ પૂછે છે. સ્વામી કે આ તો કહી દો ને. માર્કંડભાઈ કે હું કેવી રીતે કહી શકું, મારે ક્યાં નિર્ણય લેવાનો છે કોણ કોની સાથે લગ્ન કરે? તમે કીધું બે દીકરીઓને લગ્ન આની સાથે, એટલે મેં તો કર્યું છે. તો સ્વામી એકદમ આમ બેની સામે જો કે જોઈને કે સ્વામી કે મોટી આંજોડ કરે નાની આંજોડ કરે, ચલો ચાલુ કરો વિધિ કે. લે કેવો નિર્ણય કે, હા સીધો મોટી આંજોડ કરે નાની આંજોડ કરે, ચલો વિધિ ચાલુ કે. કેટલો વિશ્વાસ મોટા પુરુષમાં. બધા જાણે અંતર્યામી પણ અંતર્યામી છે, મોટા પુરુષ ભગવાનના અખંડ ધારક છે, આપણું ભૂત ભવિષ્ય બધું એ જાણે છે. વિશ્વાસ મૂકી જ દેવાનો. આ તમારા ટંડેલ ભાઈઓ અહીંથી વિશ્વાસ નાખીને દરિયામાં ઓળું નાખીને છેક કરાચીને દુબઈ સુધી પહોંચી જાય છે. એક સામાન્ય મોટરબોટના આધારે એન્જિન નાખીને બે પીપળા ડીઝલ લઈને આખું આમ જાન જોખમમાં મૂકી જાય છે ટંડેલો બધા આમ દરિયામાં. તો આપણે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે સહેજ કોઈ પ્રસંગે કેમ નથી મૂકી શકતા? એ આપણો દેહભાવ છે, એ મૂકીએ ત્યારે આપણું ભક્તપણું સાચું, ને પછી એમના ભક્તવત્સલપણાનો અનુભવ આપણને થાય કે એમનો પ્રેમ કેવો છે ને આપણું જીવન એ કેવું ગોઠવે છે. પછી બધી વિધિ પૂરી કરાવડાઈ, પછી એટલા રાજી થયા. અને જેમ શ્રીજી મહારાજે બંને કુટુંબને આશીર્વાદ આપેલા એમ સ્વામી આશીર્વાદ આપ્યા. સ્વામી કે બે જણા ખૂબ સુખી થશે, આ લોકનું પરલોકનું બે કામ આજે પૂરું થઈ ગયું, મહારાજને જોગી મહારાજ અંતરથી રાજી થઈ ગયા છે, અને બેની પેઢીમાં પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી સત્સંગ રહેશે. જેમ મહારાજ આશીર્વાદ આપ્યા તેમ સ્વામી આશીર્વાદ આપ્યા. પછી પાછો નાસ્તો કરવા બેઠા ત્યારે બધાને બેસાડ્યા, પોતાના થાળમાંથી બંને કુટુંબને આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. અને પછી પાછા મળી અને પાછા નીકળતા હતા, તે બંને કુટુંબમાં નીકળતા હતા. માર્કંડભાઈ દિનેશભાઈ હતા, પછી આ બાજુ પેલો દિવ્યેશ હતો, એ બધા નીકળતા હતા. તો સ્વામી એમ પાછળ બેઠા બેઠા આમ જોઈ રહ્યા, પછી થોડુંક હસ્યા. અને એ જ વખતે આમ દિવ્યેશની નજર આમ પાછળ પડીને સ્વામીને હસતા જોયા, એટલે ઊભા રહી ગયા. પાછા ત્રણેય જેન્ટ્સ બાપા પાસે આવ્યા અને બાબા કે બાપા તમે સમય કે કંઈ નહીં. બાપા કે ના તમે હસતા હતા. સમય કે ના ના એવું કંઈ નહીં. દિવ્યેશ કે બાપા મેં તમને હસતા જોયા ને, મેં પાછળ જોયું તમે કેમ હસતા હતા? સ્વામી કે આ તો મારે એક વાત કહેવાની રહી ગઈ, એટલે હું મને મનમાં એમ હતું કે દિવ્યેશ કે શું વાત રહી ગઈ? દિનેશભાઈએ પૂછ્યું શું વાત રહી ગઈ? સ્વામી કે પાછા ત્યાં તમે મુંબઈ જાઓ તો પાછા એકબીજા મળી લેજો, કોણ કોની જોડે છે પાછું જોઈ લેજો કે છે. હવે આ તો થાય કે પાછા મુંબઈ જઈને આમાં મેં મળી લેજો, કોણ કોની જોડે છે, બે બે ચાલે કે મળી લેજો સામ સામે કહે છે. પછી ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા અને પાછું પ્રસાદનું બોક્સ આપીને બધાને વિદાય કર્યા. આજે બંને કપલ સુખી છે. કેદાર ઠક્કર ત્યાં હ્યુસ્ટનમાં છે, બંને પતિ પત્ની હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા થઈ, બંને જણા જોબ કરે છે, સારામાં સારી નોકરી કરે છે હ્યુસ્ટન અમેરિકામાં. બંને જણા કાર્યકર છે અને પ્રતિષ્ઠા વખતે 6 મહિના રજા મૂકીને બંને જણાએ સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી સેવા કરી છે. અને આ બાજુ દિવ્યેશ સાગર અને એ બે જણા ત્યાં ન્યુઝીલેન્ડ છે, ઓકલેન્ડ મંદિર છે આપણે ન્યુઝીલેન્ડ, એની બાજુમાં જ એ લોકોનું ઘર છે. અને ફૂલ ટાઈમ બંને જણા જોબ તો કરે છે, બાકીનો બધો જ સમય સવારે 2 કલાક ને સાંજે 4 કલાક મંદિરમાં આપે છે.
અને બંને જણા શ્રદ્ધાથી બધી સેવા કરે છે, બે સુખી છે. બે કુટુંબો તમે પૂછો કે ઓહો બાપાએ ખૂબ મહેર કરી દીધી. પણ જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ હરિભક્તોના દરેક પ્રશ્નોમાં નાના મોટો રસ લઈને એને પ્રશ્નોનું સમાધાન કરી આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા જે વિશ્વાસુ હરિભક્તો હોય એના પ્રત્યે આવો ભાવ રાખી, લાગણીને પ્રેમ રાખી એના દરેક પ્રશ્નનું સમાધાન કરી આપે છે. તો જો મોટા પુરુષમાં આવો વિશ્વાસ હોય, આવા ભક્ત આપણે થઈએ, ત્યારે એ પણ અંદરથી એમને ઉલટ આવી જાય અને મોટા પુરુષને એકવાર હૃદયમાંથી ઉલટ આવી જાય, આલોકને પરલોક બધું ગોઠવી નાખે. એક દ્રષ્ટિ પણ ને તમારું આલોક પરલોક બધું ગોઠવાઈ જાય. પણ આપણે પછી એમાં કંગાલિયત કરીએ, જો વિશ્વાસ પૂર્ણ ન મૂકીએ. શ્રીજી મહારાજે કીધું છે કે તમારા આવકનો દશાંશ ધર્માદો કે વિશાંશ તમારે કાઢવો. તમે એમ કહો કે મારે તો માંડ માંડ ઘરનું પૂરું થાય છે અને બચત તો માંડ મહિને 500 રૂપિયા 1000 રૂપિયાની રહે છે, એમાં ક્યાં દશાંશ વિશાંશ કાઢવું? પણ તમને આ પ્રશ્ન થાય છે કે દશાંશ વિશાંશ હું ક્યાં કાઢું, કારણ કે મારે ઓછી બચત છે અને મારો પગાર ઓછો છે અને ખેંચ રહે છે, તો આવી ખેંચ હરિભક્તોને રહેશે કે રહેવાની હશે? બધું શ્રીજી મહારાજ જ્યારે આ શ્લોક લખ્યો ત્યારે નહીં ખબર હોય, એ કંઈ નહીં જાણતા હોય, અને આજે પ્રમુખ સાહેબ મહારાજ નથી જાણતા, એમને ખબર છે. છતાં એમણે શ્લોક લખ્યો કે ગમે તે પરિસ્થિતિ તમે આટલું કરજો. કેમ? આટલું કરશો તો તમારી લક્ષ્મી શુદ્ધ થશે, હકની થશે, અને મહારાજની અને સંતની મહેરબાનીથી આ લક્ષ્મી વધશે પણ ખરી. યોગીજી મહારાજ તો ચોખ્ખું કહેતા, આ લેના બેંક નથી, આ દેના બેંક છે. જે હરિભક્તને પોતાની સ્થિતિ એવી ને એવી રાખી હોય એને વિશાંશ આપો, યોગીજી મહારાજ ચોખ્ખા શબ્દ બોલતા. અને જે હરિભક્તોને પોતાની સ્થિતિ છે એનાથી વધારવી હોય તો દશાંશ આપજો. અને આજે જે જે હરિભક્તો સત્સંગમાં દશાંશ ધર્માદો કાઢે છે, બધાની હરિભક્તોની સ્થિતિ છેલ્લા 10, 12, 15, 20 વર્ષમાં તમે જો આર્થિક રીતે લોકી રીતે વધતી જ ચાલી છે. એટલે શું લઈ લેવું છે ભગવાન અને સંતને તો આપવા બેઠા છે, પણ પહેલા થોડુંક આપવું પડે, થોડુંક આમ મુકાવડાવે ભગવાન અને સંત આપણી પાસે. લોભ મૂકો થોડો એટલે સામે બધું આપે. તમે કૂવામાં ડોલ નાખો છો અને પછી બીક રાખો ડોલ છટકે અંદર જશે ને મારી ડોલ ખોસું, તો એવી બીક રાખો તો ડોલ ભરીને જે પાણી બહાર આવે છે ને તરસ છીપે છે થાય. પણ એક તો વિશ્વાસ રાખીને અંધારિયા કૂવામાં પણ એકવાર દોરડું લબડાઈને ડોલ નાખવી પડે તો ડોલ ભરાઈને પાછી આવે અને તો આ કામ થાય, તો તરસ છીપે. એમ મોટા પુરુષના અને ભગવાનના વચન છે એટલે એક પ્રમાણે એકવાર કરવું પડે. એવા ભક્ત આપણે થઈએ તો ભગવાન અને સંતના અંતરમાં ઉલટ આવી જાય. એટલે ખચકાટ નહીં રાખવાનું. યોગીજી મહારાજ પાસે ગરીબક વ્યક્તિગત દર્શન વખતે આવ્યા અને યોગીજી મહારાજ હાથ પકડ્યો, ગુરુ તમારો પગાર કેટલો? હવે સીધું આવું તમને પૂછે તમારો પગાર કેટલો એટલે શું થાય તમને મનમાં પહેલો વિચાર શું આવે? હમણાં કંઈક સેવા માંગશે કે? એટલે પેલા ને હરિભક્ત વિચારો કે હમણાં યોગી મહારાજ સેવા માંગશે. હવે એમનો હતો 1400 રૂપિયા પગાર, યોગી મહારાજ શું કે બાપા મારો પગાર 700 રૂપિયા છે. તો યોગીજી મહારાજ આમ દયાના શબ્દો બોલ્યા કે તો ગુરુ તમારે પૂરું નહીં થતું, નહીં ઘરમાં બહુ તકલીફ રહેતી હશે. કે હા સ્વામી માંડ માંડ પૂરું થાય છે, પૂરું નથી થતું. યોગી મહારાજ કે 700 પગાર છે? તો કે હા. જો બીજી વખત ચાન્સ આપ્યો યોગીજી મહારાજે સાચું બોલવાનો, શું બોલ્યા યોગી મહારાજ? કે ગુરુ 700 પગાર છે. હવે સાપ બધે જ આમ વાંકો ચાલે અને દરમાં વાંકો ચાલે તો કેળો છોલાઈ જાય ને કીડીઓ ફોલી ખાય. દરમાં તો સીધો ચાલવું પડે, એમાં અહીંયા આડા ચાલો તો કાર્યક્રમ પૂરા થઈ જાય. યોગીજી મહારાજે ગેવ એમાં સેકન્ડ ચાન્સ. યોગીજી મહારાજ કે ગુરુ આમ ખરેખર? એટલે યોગી મહારાજ ગુરુ 700 છે? તો કે હા સ્વામી પૂરું નથી થતું. યોગી કે જાઓ ગુરુ આશીર્વાદ આપે છે, 1000 થઈ જશે. અને બિદાળે ઓફિસમાં ગયા અને એક ફાઇલ ખોટી બનાવી હતી ને એમાં વાંકમાં આવી હતા, સાહેબ કે તમને કાઢી મૂકું. પેલા કે નાના બાપા કાઢી ના મૂકશો, નહીં તો મારે બધા બૈરી છોકરા રખડી પડશે, ભૂખે મરશે, ગમે તે મને નોકરી રાખો. તેનો શેઠ કે એક શરતે રાખો, શું? 400 રૂપિયા પગાર ઘટાડો તો 1000 રૂપિયા આપું, બોલતા રહેવું હોય તો. સારું કે 1000 રૂપિયા એમ રાખજો. તરત યોગી મહારાજના વચન યાદ આવે, કાલ હાંજે ધબ્બો માર્યો તો 1000 રૂપિયાનો. એને કહેતા કહી દીધું હોત કે 1400 રૂપિયાનો પગાર, તો એકાદ પગાર યોગીજી મારે માંગ્યો હોત, પણ એક પગાર માંગીને સામે આવું કરી નાખ્યું હોત. વિશ્વાસ મોટા પુરુષમાં તો એ વ્યવહાર બધી રીતે સાચવી લે. રાજકોટના એક હરિભક્ત છે નારાયણભાઈ શેઠ, અત્યારે એમની ઉંમર લગભગ 70-71 વર્ષની હશે, નારાયણભાઈ ચોટલિયા. તે એમને 250 રૂપિયા પગાર હતો. રજપૂતપુરાના મંદિરમાં જે આમ પગાર લઈને પગાર જે દિવસે થયેલો, સાંજે યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, સીધા સભામાં આવ્યા. 6 વાગે છૂટીને સીધા સભામાં આવ્યા અને કે સભા પછી ઘરે જશું, કારણ કે યોગીજી મહારાજ ત્યાં હોય ત્યાં રોજનો એક ક્રમ. યોગીજી મહારાજ સભા પૂરી થઈને પછી નારાયણભાઈને બોલાવ્યા કે ગુરુ પગાર કેટલો? હવે એ જ દિવસે 250 રૂપિયાનો પગાર લઈને ખિસ્સામાં આવ્યા હતા. અને યોગી મહારાજને આ જોઈને કે બાપા 250 રૂપિયાનો પગાર છે. કે ગુરુ અમારે અહીંયા ઠાકોરજી ઉપર 2 પંખા નંખાવા છે, તમે સેવા કરશો? તો નાનભાઈ કે હા સ્વામી આપ જેમ રાજી થાવ એમ કરીશ. બાજુમાં ભાનુભાઈ ગઢિયા ઉભા, તેમને પૂછ્યું કે 2 પંખા લાવવા હોય તો કેટલા ભાવ થાય? કે બાપા 125-125 રૂપિયાનો પંખો આવે છે, 2 પંખા લાવવા તો 250 રૂપિયા થાય, ખિસ્સામાં એક્ઝેક્ટ 250 રૂપિયા પગારના.
જોગીમાં કે ગુરુ 250 રૂપિયાની સેવા થાય કે હા બાપા ખિસ્સામાંથી સીધા જ 250 કાઢીને ભાનુભાઈ ગઢિયાને આપી દીધા ઠાકોરજીના પંખા માટે. હા યોગીમાં જ અંતરયામી પુરુષ જાણતા નહીં હોય કે પગાર લઈને આજે તાજો ને તાજો આવ્યો છે, ખિસ્સામાં 250 રૂપિયા છે. પણ આટલી સેવા કરીને જોગી મહારાજ અંતરથી રાજી થઈ ગયા અને જોગી મહારાજ આશીર્વાદ આપ્યા, જાઓ ગુરુ મોટા મોટા ઓફિસર થઈ જશો. નારાયણભાઈ કે બાપા ઓફિસર તો આપની દયાથી જ્યારે થવું ત્યારે, પણ અમારે અહીંયા રાજકોટમાં મોટું શિખરબદ્ધ મંદિર થાય ને આપ કહોશો તો એ જલ્દી થાય, એવો આશીર્વાદ આપજો ને સારી સેવા થાય. ક્યારે થશે? જોગી મહારાજ કે આજે તમે કેટલી સેવા કરી? તો કે બાપા 250 રૂપિયાની સેવા કરી. કે ગુરુ માથે 2 મીંડા ચડે ને 25,000 રૂપિયાનો તમારો પગાર થશે ને ત્યારે રાજકોટમાં શિખરબદ્ધ મંદિર થશે. આ એ રિટાયર થયા ત્યારે એમનો પગાર 25,000 રૂપિયા હતો અને આજે 16,000 રૂપિયાનું વ્યાજ આવે એટલે પેન્શન આવે છે એમને. પણ જો મોટા પુરુષના વચને સેવા, તો આ તો આપણે વચ્ચે આ વાત એટલા માટે કરી કે આપણા વ્યવહારના પ્રશ્નોમાં પણ મોટા પુરુષ પાસે આપણે આશીર્વાદ લેવા જઈએ છીએ પણ પૂર્ણપણે વિશ્વાસ મૂકીને નિષ્કપટ થતા નથી, એ પાછું છુપાવી રાખીએ, એ પાછું કહીએ નહીં. દીકરા દીકરીનું લગ્ન કરવાનું હોય તો સ્વામી પાસે કહીએ કે બાપા આટલું ભણેલા છે નામ છે, પણ પાછી બીજી કંઈ ખોડ ખાપણ હોય, પેલું બીજું ત્રીજું હોય, એ પાછી રજૂઆત નથી કરતા ને પછી વાંયથી બધું લશ્કર ઊભું થાય. ઘણા બધા પ્રશ્નો આવા ઊભા થયા છે. તો જો વ્યવહારમાં ભગવાન અને મોટા પુરુષ તો કૃપા કરે છે, પણ આપણે વિશ્વાસ રાખીને નિષ્કપટ મોટા પુરુષ પાસે થઈ જવું પડે. એમ કરીએ તો ભગવાન અને સંત અંતરથી ખૂબ રાજી થતા હોય છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે આજનો દિવસ પૂરો કરીએ કે ભક્ત વત્સલપણાના દાવે જેમ વ્યવહારની રક્ષા કરે છે એમ આપણા જીવની પણ પોતે રક્ષા કરે છે. શ્રીજી મહારાજ એક વખત જેતલપુર ગામમાં બિરાજમાન હતા. તે વખતે મહારાજને શું ઉલટ આવી તે મહારાજે આનંદ મુનિ સ્વામીને બોલાવ્યા અને મહારાજ કે આનંદ મુનિ તમે જળ લઈ આવો, અમારે હાથમાં જળ લઈને નિયમ લેવા છે. સંતોએ કીધું મહારાજ તમારે તો અમને નિયમ આપવાના હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય, તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમારે કેવી રીતે નિયમ લેવાના, તમારે શું કામ નિયમ લેવાના? મહારાજ કે ના આજે તો મારે નિયમ લેવો છે. આનંદ મુનિ સ્વામી જળ લઈ આવ્યા અને મહારાજે જમણા હાથમાં 3 ટીપા જળ મૂક્યું. બધા સંતો હરિભક્તો આજુબાજુ આમ આતુરતાપૂર્વક ઉભા રહ્યા કે મહારાજ પોતે કયા નિયમ લે છે. એમાં શ્રીજી મહારાજે પહેલો નિયમ બોલ્યા. મહારાજ કે અમારે 3 નિયમ આજે લેવા છે. એમ કહીને પહેલો નિયમ મહારાજ બોલ્યા. મહારાજ કે જ્યારે જ્યારે ઉત્સવ સમયમાં હરિભક્તો ભેગા થાય ત્યારે એમના ખબર અંતર પૂછવા, ઉતારાની જમવાની વ્યવસ્થા પૂછવી, એ અમે નિયમ લઈએ છીએ. એ નિયમ આજે 5મી પેઢીએ ચાલુ છે કે નહીં પ્રમુખ સ્વામી મહારાજનો? ઉત્સવ સમયમાં જાવ છો ત્યારે ખબર અંતર પૂછે છે કે નહીં? બીજો નિયમ શ્રીજી મહારાજે લીધો. મહારાજ કે જ્યારે જ્યારે ઉત્સવ સમયમાં હરિભક્તો રસોઈ આપે ત્યારે એક વખત એ ઉત્સવ દરમિયાન બધા સંતોને અમારે જાતે પીરસીને જમાડવા. આજે પણ 5મી પેઢીએ નિયમ ચાલુ છે. સ્પેશિયાલિટી ઇન દૂધપાક અને પૂરણપૂરી, આ બે સ્પેશિયાલિટી છે પ્રમુખ સ્વામી મહારાજ. આ બે વાનગી ખાસ સંતોને પીરસતા હોય છે. પણ એ નિયમ બીજો આજે પણ 5મી પેઢીએ 200 વર્ષથી ચાલુ છે. પણ જે ત્રીજો નિયમ શ્રીજી મહારાજે લીધો, એ અદ્ભુત નિયમ શ્રીજી મહારાજે લીધો છે. મહારાજ પોતે ત્રીજો નિયમ બોલ્યા કે અમે ત્રીજો નિયમ એ લઈએ છીએ કે અમારા આશ્રિત ભક્તો હોય, નાના મોટા ભાઈ બાઈ ગ્રહસ્થ ત્યાગી, એ તમામ જેણે અમારું ભજન કર્યું હોય ને અમારા આશ્રિત હોય અને અમારા સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય એને અંત સમયે દર્શન આપીને ધામમાં લઈ જવા, એ અમે ત્રીજો નિયમ લઈએ છીએ. આ નિયમ લીધો છે શ્રીજી મહારાજ હાથમાં પાણી લઈને જેતલપુરમાં. પછી મહારાજ બોલ્યા કે કદાચ એ ભક્તને અંત સમયે પોતાના દેહનું ભાન ન હોય, બેભાન થઈ જાય, અથવા અત્યારે જેમ આપણે કહીએ જેમ કોમામાં જતા રહે, કદાચ એ ભક્તને દેહનું ભાન ન હોય અને અંત સમયે કદાચ અમારી સ્મૃતિ ન પણ રહી હોય એને, તો પણ એને જીવનકાળ દરમિયાન જે અમારું ભજન કર્યું છે ને અમારો આશરો કર્યો છે ને અમારી ભક્તિ કરી છે એ સામી દ્રષ્ટિ રાખીને અમે અંત સમયે એને ધામમાં લઈ જશું. કેટલી કૃપા કહેવાય ભગવાનની! આ એનું અપાર ભક્ત વત્સલપણું છે. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને મારતે ઘોડે અસવાર આવ્યો. ઉતરીને સીધો મહારાજ પાસે જઈ ચડ્યો અને મહારાજને બાજુમાં કાનમાં જઈને કે મહારાજ જીણાભાઈની અંત અવસ્થા છે, જૂનાગઢમાં ખાટલો છે અને પોતે સૂતા છે અને ડચકા ખાય છે, એમની અંતરની ઈચ્છા છે કે મને મહારાજના દર્શન થાય એટલે મને મોકલ્યો છે ને આ કાગળ લખીને મોકલ્યો છે. મહારાજે કાગળ વાંચ્યો, જીણાભાઈ લખેલું કે મહારાજ મારો અંત સમય છે અને ગમે તેનું ધામમાં જાઉં, એકવાર મારી ઈચ્છા છે કે આપના દર્શન થઈ જાય. કાગળ વાંચ્યો ને મહારાજના બંને આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે જીણાભાઈ જેવા ભક્ત અમને યાદ કરે ને અમે ન જઈએ? તરત જ મહારાજે સભા બંધ કરી નાજા જોગ્યાને બોલાવ્યા કે ઘોડી તૈયાર કરો. કે મહારાજ અત્યારે ક્યાં? મહારાજ કે જૂનાગઢ જવું છે. કે મહારાજ પણ જમવાનો સમય? મહારાજ કે કશું વિચારવાનું નથી, જમવાનું સુવાનું કંઈ જ નહીં,
ઘોડા તૈયાર કરો, મુક્તાનંદ સ્વામીને લો, નિત્યાનંદ સ્વામીને લો, સુરા ખાજાને વાત કરો, જાતે જ બધો કાર્યક્રમ ગોઠવ્યો, ઘોડા બધા તૈયાર થયા. અને હજી કાગળ પૂરો થયો તો 5મી મિનિટે શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ ગયા. જૂનાગઢ નોન સ્ટોપ માણકી ઘોડી દોડી. આ તો બધી જાતવાન ઘોડીઓ હોય ને, એક એક રાતમાં 60-70 ગાંવ એટલે 150-200 કિલોમીટરની મજલ કાપી શકે. અને મહારાજ નોન સ્ટોપ જૂનાગઢ પહોંચ્યા. એક ભક્તનો પ્રેમ હતો ને એમને દર્શન આપવા માટે, મહારાજને મનમાં હતું, વચ્ચે વચ્ચે વાત કરતા જાય મુક્તાનંદ સ્વામીને, મહારાજ કે આપણે હજી ઉતાવળે પહોંચવું પડશે, રખે ઝીણાભાઈનો દેહ ન રહે. હવે દેહમાં દેહ પાળવો ન પાળવો તો એમના હાથની વાત હતી ને, છતાં પણ પોતે ભક્ત માટે કેટલો બધો પ્રેમ એ પોતે વ્યક્ત કરતા હતા. આ શબ્દો દ્વારા એમનો પ્રેમ વ્યક્ત થતો હતો કે રખે ઝીણાભાઈનો દેહ પડી જાય અને એમની છેલ્લી ઈચ્છા છે કે અમારા દર્શન થાય એ પૂરી ન થાય તો. એમ કહીને મહારાજ એમ પાણી પીવાનું ભાન નહીં, જમવાનો સમય આગો પાછો કરી નાખ્યો, આરામ નહીં, મારતે ઘોડે શ્રીજી મહારાજ જૂનાગઢ પહોંચ્યા. જેમ 1992 સારંગપુરમાં સંત સ્વામીને એટેક આવેલો અને પ્રમુખ સ્વામી મહારાજ અહીં કંઈ વાપી પાસે હતા, અને સ્વામીએ ચાલુ પૂજા ધર્મચરણ સાંઈને બોલાવીને કહ્યું, સાંઈ કે આપણે સારંગપુર જવું છે. બાપા તે સાંઈ કે સંત સ્વામીને એટેક આવ્યો છે અને અમારે એમને દર્શન આપવા માટે જવું છે, મળવા માટે જવું છે. અને ઇન્દ્રવદને કહો ગાડી તૈયાર કરે. નાસ પૂજા કરીને વ્યારા હતા, પૂજા કરી અને તરત થોડો અલ્પાર લઈને સ્વામી નીકળ્યા. અને એ વખતે સ્વામી બોચાસણ ગયા અને બોચાસણ પરાણે સંતોએ આગ્રહ કર્યો એટલે બપોરે જમ્યા અને થોડો આરામ કર્યો. પણ સ્વામીને મનમાં તો નીકળવું હતું, તોય પાછા 3 વાગે તો ઉઠી ગયા. ઉઠીને તરત સ્વામી કે નીકળવું જ છે સારંગપુર. પ્રિયદર્શન સ્વામી રિપોર્ટમાં 150 પાનું લખેલો છે કે આજે મર્સિડીઝનો રંગ જોયો, મર્સિડીઝ જે ગાડી જે કક્ષા માટે બનાવેલી છે કક્ષા આજે જોઈ. ઇન્દ્રવદને 150 ક્રોસ કરાવેલું. સ્વામી કે તું તારી જેટલી સ્પીડ રાખ્યો એટલી રાખ, મને સંત સ્વામી પાસે વહેલો પહોંચાડ. અને મર્સિડીઝ 150 ઉપર જતી હતી, બોચાસણથી સારંગપુર 1.5 કલાકમાં પહોંચાડેલી. સડસડા 150 રિપોર્ટનું ભરેલું છે કે મર્સિડીઝ આજે રંગ રાખ્યો. એમ માણકી ઘોડી તે દિવસે રંગમાં હતી. એમ શ્રીજી મહારાજ જૂનાગઢ ઝીણાભાઈ પાસે પહોંચે, સીધા જ ઝીણાભાઈના ઓરડામાં, અને દોડીને શ્રીજી મહારાજ ઝીણાભાઈ જે ખાટલામાં સૂતા ત્યાં જઈને મહારાજ ઝીણાભાઈને ઉઠાડે. મહારાજ કે ઝીણાભાઈ, સહેજ આંખ ખોલી અને મહારાજને જોયા, તૃપ્ત થઈ ગયા, એકદમ ઠરી ગઈ છાતી કે મહારાજ. મહારાજ કે ઝીણાભાઈ હું આવી ગયો. એમ કહીને મહારાજ આમ બેઠા, આમ ખાટલા ઉપર બેઠા, ઝીણાભાઈને આખા શરીર ઉપર પોતે 2 વાર હાથ ફેર્યો, પછી છાતી ઉપર આમ થાબડતા આમ આશીર્વાદ આપતા આપતા મહારાજ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છે. એમ કહીને ઠાકોરજીના દર્શન કરાવડાયા. ત્યાં પોતે ધૂન કરી ઠાકોરજીનો પ્રસાદીનો હાર એ વાસુદેવનારાયણ ઓરડેથી લીધો હતો એ મહારાજે અમને પહેરાવડાયો. અને ત્યાં શ્રીજી મહારાજે ઝીણાભાઈની સેવાઓ બધી યાદ કરી કે ઝીણાભાઈ તમને યાદ છે અમને જ્યારે વસંત ઉત્સવ ત્યાં કરેલો પંચાળામાં ત્યારે તમે આવી સેવા કરેલી. તો ઝીણાભાઈ તો કંઈ બોલી નહોતા શકતા એટલે આમ ડોકું હલાવે હલાવે એટલે શ્રીજી મહારાજ પછી પાછો બીજો પ્રસંગ યાદ કરાવે. અંત સમયે પોતાના ભક્તને પોતાનામાં વૃત્તિ જોડાવવાનો પ્રયત્ન મહારાજ કરતા હતા. કેટલો દાખલો, એક એક પ્રસંગ ઝીણાભાઈની જે ભક્તિના સેવાનો હતો, સમજણનો હતો, એ બધો મહારાજ યાદ કરાવતા હતા. અને ઝીણાભાઈની પૂર્ણ રીતે વૃત્તિ એક ધારું એક તો મહારાજની સામે જોતા જોઈ રહેલા, મુખારવીની સામે આટલે જ નજીક મહારાજ બેઠા હતા. અને આ બધા પ્રસંગોની મહારાજ સ્મૃતિ કરાવતા જાય તો 1.5-2 કલાક સુધી શ્રીજી મહારાજ ઝીણાભાઈને બધી પોતાના ચરિત્રોની સ્મૃતિ કરાવી. અને મહારાજે કીધું, જો હવે અમે અહીંથી નીકળીએ છીએ પણ મહારાજ અમે તમને ધામમાં લેવા માટે આવશું. ઝીણાભાઈ તરત મહારાજનો હાથ પકડી દીધો કે ના. અને પછી કીધું તમારા સાનિધ્યમાં જ ધામમાં જવું છે. મહારાજે આમ આંખ બંધ કરી અને હાથ ફેર્યો શરીર ઉપર અને ઝીણાભાઈએ દેહ મૂક્યો, ધામમાં ગયા. અને તે વખતે ધામમાં જતા પહેલાં ઝીણાભાઈને મહારાજે પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે, પૂછવું છે? તો કે હા. ઝીણાભાઈ કે મહારાજ, સોરઠમાં સત્સંગ તો બહુ સારો થયો છે આપની કૃપાથી, પણ સોરઠમાં એક મંદિર તમે મોટું કરો અને એ પણ જો જૂનાગઢમાં કરો તો આખા સોરઠનો સત્સંગ અહીં સચવાઈ રહે મંદિરના આધારે. મહારાજ કે કરશું. ઝીણાભાઈએ તરત ઈશારો કર્યો એના મોટાભાઈ દાદાભાઈ બાજુ ઊભા હતા કે આપણે વાડીનો જે વાડી છે મારા નામે એ તમે શ્રીજી મહારાજને આપી દેજો, ત્યાં મહારાજ મોટું મંદિર કરે. મહારાજે બીજું પૂછ્યું, ઘરે કંઈ પૂછવું છે? ઝીણાભાઈ એકદમ હાથ જોડીને તૂટતા સ્વરે, બોલી તો બહુ નહોતા શકતા, કે મહારાજ આ મૂળજી બ્રહ્મચારી જેવી નિસ્વાર્થ ભાવે અને નિર્દોષ ભાવે તમારી સેવા કરે છે એવી તો કદાચ હું નહીં કરી શક્યો, પણ મિયાજી ને રતનજી જેવી તમારી સેવા કરી છે એવા ભાવથી મેં સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે, તો મારી સેવા તમે બધી સ્વીકારજો અને મને ધામમાં લઈ જજો. મહારાજ કે તમારી બધી સેવા અમારી સુધી પહોંચી ગઈ છે, તમે નિશંક થઈ જાઓ. એ ઝીણાભાઈને એકદમ આમ છાતી ઠરી ગઈ. મહારાજ કે હવે કંઈ પૂછવું છે? કે ના મહારાજ, હવે કંઈ નથી પૂછવું. અને યોગી મહારાજે યોગીતામાં કહ્યું છે ને એ વાક્ય, યોગીજી મહારાજે આ પ્રસંગની સ્મૃતિ કરી છે. ત્રીજું શ્રીજી મહારાજ યાદ કરાયું. મહારાજ કે હઠીનું કંઈ પૂછવું છે? એટલે એનો દીકરા હઠીસિંહ, એ પ્રસંગ આવે છે ને યોગી ગીતામાં, એ આ પ્રસંગે બનેલો છે. ત્યારે ઝીણાભાઈ બોલ્યા કે મહારાજ હઠી એમનો દીકરો,
કે મહારાજ હઠી તો તમારો ભક્ત થશે તો તમે ખબર રાખવાનો જ છો, હું ભલામણ નહીં કરું તોય, પણ જો હું ભલામણ ભલે મેં કરી હોય પણ જો એ તમારો ભક્ત નહીં થાય તો મેં કીધું હશે તોય તમે ખબર રાખવાના નથી, કારણ કે તમે ભક્ત વત્સલ છો, તમે ભક્તના છો પણ અભક્તના નથી. એટલે જેમ એનું સારું થાય એમ કરજો. મહારાજ કે બહુ સારું. પછી એ ધામમાં ગયા. મહારાજ ત્યાં દામોદર કુંડ ઉપર બધી વિધિ કરાવડાઈ. પાછા નારાયણ કુંડ આવીને મહારાજે સ્નાન કર્યું. દાદાભાઈ પાસે બેઠા અને ત્યાં જ દાદાભાઈએ એ જ દિવસે જૂનાગઢની જમીનનો લેખ શ્રીજી મહારાજને કરી આપ્યો અને લેખ લઈને શ્રીજી મહારાજ પાછા ગઢડા પધાર્યા. અને ત્યાં પછી શ્રીજી મહારાજ અત્યારે જે જૂનાગઢમાં જૂનું મંદિર છે, જૂના તાબાનું એ મોટું મંદિર, ત્યાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને રાખીને કર્યું. પણ જો અંત સમયે પોતાના ભક્તને દર્શન આપવા સ્થૂળ દેહે પણ આપે અને ઘણા બધા વખતે દિવ્ય દેહે પણ દર્શન આપવા, પણ મહારાજે આ પણ લીધું છે કે અંત સમયે ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જવા. ગુણાતીયન સાંઈ વાતમાં કહ્યું છે સ્વામી કે પૂર્વે તો અવતારો પોતાના એક કે બે કે ચાર ભક્તોને લેવા આવ્યા હોય એવા પ્રસંગો શાસ્ત્રમાં લખેલા છે, અને આજે તો મહારાજ ઘરો ઘર પધારે છે. એ મહારાજનું પુરુષોત્તમપણું છે, એ શ્રીજી મહારાજનું સર્વોપરિપણું છે કે ઘરે ઘરે લેવા માટે આવે છે. એમ આપણા ગુરુહરિ પણ એવા અપાર ભક્તવત્સલ છે કે અંત સમયે પોતાના ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જાય છે. એ શ્રીજી મહારાજે જે નિયમ 200 વર્ષ પહેલાં લીધો છે, આજે 5મી પેઢીએ પણ એ નિયમ ચાલુ છે. પ્રમુખ સાંઈ મહારાજ 1991 સાલમાં ગોંડલમાં હતા અને મુંબઈથી કોઠારી સ્વામીએ ફોન કર્યો કે સ્વામી દોલતભાઈ બહુ બીમાર છે અને અત્યારે પથારી વર્ષ છે અને હોસ્પિટલમાં ખસેડ્યા છે, અને ડૉક્ટરે કીધું કે ગમે ત્યારે ધામમાં જાય, કે એમને થ્રોટ કેન્સર હતું. પણ આપની છબીને છાતી ઉપર રાખીને એક ધારું મટકું માર્યા વિના જોયા કરે છે અને રડ્યા કરે છે કે મને પ્રમુખ સ્વામીના દર્શન કરાવો. એમના દીકરાઓએ સમજાવ્યું કે પ્રમુખ સ્વામી તો અત્યારે ગોંડલમાં છે, હવે વાત પણ ન કરી શકે ફોન ઉપર કારણ કે થ્રોટ કેન્સર હતું, જે કંઈ કહેવું એ લખીને કહે. એટલે કોઠારી બાપાએ આટલું કીધું અને પછી કીધું કે સ્વામી આપ ફોન એટલા માટે કર્યો કે આપને આ સમાચાર જણાવવા હતા કે આપ કૃપા કરજો કે ધામમાં જાય. સ્વામી કે કૃપા તો કરશું પણ કોઠારી તમે તૈયારી કરો, હું મુંબઈ આવું છું. સીધું જો ફોન ઉપર કે હું મુંબઈ આવું છું. કે બાપા ક્યારે? સ્વામી કે તમે ફોન મૂકો એટલે અહીંયા હું વ્યવસ્થા કરું છું અને આજ સાંજના પ્લેનમાં હું મુંબઈ આવું છું. બપોરે 12 વાગે ફોન કર્યો અને સ્વામી કે સાંજના પ્લેનમાં મુંબઈ આવું છું. ટિકિટો કરાવડાવી સ્વામીએ પ્લેનની, પોતાની સેવક સંતોની સાથે લેવાના હરિભક્તો હતા. ગોંડલથી રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા અને ત્યાંથી સ્વામી બોમ્બે ફ્લાય થયા અને એરપોર્ટ ઉપર ઉતર્યા. કોટેશ સાહેબ પૂછ્યું સ્વામી આપણે મંદિરે જઈએ ને કાલ સવારે ત્યાં જશું. સ્વામી કે કાલ સવારે મારે અત્યારે દોલતબેન મળવા જવું છે. સીધા જ એરપોર્ટ ઉપરથી પ્રમુખ સાહેબ મહારાજ જસલોક હોસ્પિટલ ગયા અને ત્યાં 7મે માળે દોલતભાઈ ત્યાં ICUમાં હતા. સીધા જ પહોંચ્યા સ્વામી અને આમ જેમ શ્રીજી મહારાજ જીનાભાઈના ઓરડામાં પહોંચ્યા આમ દોડીને જીનાભાઈ પાસે પહોંચ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર પણ આમ ઉમટ હતી કે પોતાના લાડીલા હરિભક્તને મળવાની. સ્વામીના ઉતાવળે પગલા થવા માંડ્યા અને સ્વામીએ નિર્ભય સ્વામીના હાથમાંથી ઠાકોરજી પોતે લઈ લીધા અને સીધા જઈને દોલતભાઈના ખાટલા ઉપર બેસી ગયા દોલતભાઈની બાજુમાં, અને ઠાકોરજી એમની છાતી ઉપર મૂક્યા અને સ્વામીએ જીનાભાઈને આમ સ્વામીએ દોલતભાઈને આમ જગાડ્યા, આંખ ખોલી, ઓહ સ્વામી તમે? સ્વામી કે તમને મળવા માટે હું આવ્યો છું, જો હરિકૃષ્ણ મહારાજને સાથે લાવ્યો છું, લો એના દર્શન કરો. એમ કરીને જાતે હરિકૃષ્ણ મહારાજને ઊંચા કરીને દોલતભાઈને દર્શન કરાવડાયા. દોલતભાઈ તો એકદમ આમ આંખમાં આંસુ આવી ગયા, આમ ગદગદ ભાવે ઠાકોરજીના દર્શન કરતા જાય અને પાછા ગુરુહરિના દર્શન, બે આમ સ્વામીના બેના દર્શન કરતા જાય. કે બાપા તમે આમ લખ્યું એને સ્લેટમાં કે ક્યાંથી આવ્યા? સ્વામી કે અત્યારે ગોંડલથી આવ્યો પણ આમ તો અક્ષરધામમાંથી આવ્યા છીએ. આમ તો હવે સ્વામી કેમ બોલ્યા? જ્યારે જ્યારે બાપા મુંબઈમાં હોય અને સવારે વોકિંગ કરવા માટે બહાર આવે 6:40 ત્યારે દરવાજા પાસે દોલતભાઈ ઊભા રહેતા, એમને ટેવ હતી. અને જેવા બાપા બહાર નીકળે એટલે પહેલું વાક્ય આ બોલતા હતા કે ઓહો સાક્ષાત અક્ષરધામમાંથી પધાર્યા. સ્વામીએ એમની એ સેવા ને ભાવ, એ ભક્તિ ને વાક્યો, એ શબ્દો યાદ રાખેલા. સ્વામી કે આમ તો અમે ગોંડલથી આવ્યા છીએ, એટલે અત્યારે તો ગોંડલથી આવ્યા પણ આમ તો અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ. આટલું બોલ્યા અને દોલતભાઈ આમ આંખમાંથી આમ ચોધાર આંસુ રડી પડ્યા કે સ્વામી હું કાયમ જે વાક્ય બોલતો તે વાક્યની સ્મૃતિ કરાવી. સ્વામી કે યાદ છે અમે જ્યારે જ્યારે વોકિંગ કરવા માટે બહાર આવે ત્યારે તમે આ વાક્ય બોલતા? તો કે હા. જેમ ઝીણાભાઈને શ્રીજી મહારાજે બધા જ પોતાના ચરિત્રોની અને ઝીણાભાઈની ભક્તિ અને સેવાની સ્મૃતિ કરાવી, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પ્રસંગ સહજ શરૂ કરી અને દોલતભાઈની બધી ભક્તિ સેવા બધી જે યાદ કરાવી અને બધી ખૂબ પછી ત્યાં સ્મૃતિ આપી. જેમ શ્રીજી મહારાજે શરીર ઉપર હાથ ફેરેલો ઝીણાભાઈને, આખા શરીર ઉપર 2 વાર હાથ ફેર્યો સ્વામીએ દોલતભાઈને, અને છાતી ઉપર આમ આશીર્વાદ આપતા આપતા સ્વામી કે ભજન કરતા કહેતા સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલતા બોલતા, સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આવ્યા છે, અમે પણ આવ્યા છીએ અને હવે તમને ધામમાં લઈ જવા છે. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ દર્શન કરો. જે વાઘા, કેટલું સરસ વાક્ય બાપા બોલ્યા. સ્વામી કે જે વાઘા હરિકૃષ્ણ મહારાજ અત્યારે પહેર્યા છે
એ જ વાઘા પહેરીને તમને લેવા માટે આવશે. દોલતભાઈએ તરફથી પ્રમુખ સાહેબ મહારાજનું ગાતરિયું પકડ્યું અને આમ ખેંચ્યું, સ્વામી કે અમે આજ વાઘા પહેરીને લેવા માટે આવશું. પોતાના ભક્ત માટે કેટલો બધો પ્રેમ. અને પછી સ્વામી કે જો અમે અત્યારે મંદિરે જઈએ છીએ પણ મહારાજ તમને ધામમાં લઈ જશે. એ દોલતભાઈએ પૂછ્યું ક્યારે, કારણ કે પોતે પણ હવે એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા ધામમાં જવા માટે. દોલતભાઈએ પૂછ્યું ક્યારે, સ્વામીએ પણ આમ કર્યું ને, સ્વામીએ સામે ઈશારો જ કર્યો, શું આજે જ મહારાજ ધામમાં લઈ જશે. અને સ્વામી એ પછી સ્વામી ત્યાં, અરે ના સ્વામી એવું બોલે, સ્વામી કે કાલે એકાદશી છે ને, બીજે દિવસે એકાદશી હતી, કે સ્વામી કે કાલે એકાદશીએ મહારાજ ધામમાં લઈ જશે. અને પછી સ્વામી મંદિરે પધાર્યા અને કોઠારી સંત, કોઠારી સ્વામી બધા સંતો કીધું બાપા રોકાવ, સ્વામી કે અમે તો પાછા ગોંડલ જઈએ છીએ. બીજે દિવસે સવારના ફ્લાઇટમાં પાછા રાજકોટ આવ્યા, ત્યાંથી ગોંડલ એરપોર્ટ પરથી સીધા ગોંડલ મંદિરે જ ગયા અને ત્યાં ઠાકોરજી દર્શન કરતા હતા. અને ઘનશ્યામ મહારાજ પાસે સ્વામી ઊભા રહ્યા, પોણા બારનો સમય થયેલો સવારે. અને સ્વામી આમ ઘનશ્યામ મહારાજને કે રીતસર બોલ્યા, સ્વામી કે આપણે અહીંયા દર્શન કરીએ છીએ ભગવાનના, આપણા દર્શન કરીએ છીએ અને હજી દોલતભાઈના ધામમાં જવાના સમાચાર કેમ નથી આવતા? આટલું બોલ્યા અને હજી આમ દર્શન કરીને આમ ફર્યા અને જ્ઞાની સ્વામી નીચેથી દોડતા આવ્યા કે બાપા દોલતભાઈના દીકરાનો ફોન હતો અને હમણાં બે મિનિટ પહેલાં જ દોલતભાઈ ધામમાં ગયા. સ્વામી કે હું ઘનશ્યામ મહારાજને પૂછતો હતો કે હજી કેમ ધામમાં નથી લઈ ગયા તમે દોલતભાઈને? જો આમ અન સમયે દર્શન આપીને ધામમાં લઈ જાય છે ભગવાન અને સંત, એ આ વાતની પ્રતીતિ. પછી સ્વામી પાછા એના દીકરા સાથે ફોન ઉપર વાત કરી, બધી વિધિ કેવી રીતે કરવી બધું કહ્યું, ગોંડલી નદીમાં, ગઢડામાં, ઘેલા નદીમાં બધા અસ્થિ પધરાવવા માટે આવજો એ બધી વાત કરી અને બધું આશ્વાસન બધાને આપ્યું. પણ જો આવી રીતે શ્રીજી મહારાજ જેમ અન સમયે પોતાના ભક્તને દર્શન આપીને ધામમાં લઈ જતા, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા જ અપાર ભક્ત વત્સલ છે કે અન સમયે પોતાના ભક્ત પાસે દોડી જાય, અન સમયના દર્શન આપીને ધામમાં લઈ જાય છે, એમનું ભક્ત વત્સલપણું છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી

0: સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવે અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ગઈકાલથી આપણે વાત સમજીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ એમ વાત કરી કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુરૂપે 10-20 પેઢી રહેશે, એટલે કે ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર પ્રગટ છે. અને એ દ્રષ્ટિકોણથી શ્રીજી મહારાજના બાળપણથી લઈને આપણે સ્વામીશ્રીના ચરિત્ર પણ એવા જ છે, એવું જ એમની વિચારધારા વર્તન અને વાણીમાં સામ્યતા આપણને દેખાય છે એ વાત આપણે સમજતા હતા. અને એમાં જે કારણીનું છઠ્ઠું વચનામૃત છે કે શ્રીજી મહારાજે વાત કરી કે અમે તો આ દેહ છે એ હરિભક્તો એટલે કે આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, એમ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતાનો દેહ આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એ આપણને તાદ્રશ દેખાય છે. આપણે સૌ એના સાક્ષી છીએ કે સ્વામીશ્રીએ પોતાની 84 વર્ષનું આ જીવન એ સંપૂર્ણપણે આ સત્સંગને અર્થે ઘસી નાખ્યું છે. એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા કે કેવી રીતે હરિભક્તોના વ્યવહારમાં મહારાજે રસ લીધો છે અને આજે કેવી રીતે સ્વામીશ્રી લે છે. ભક્ત વત્સલપણામાં આપણે એ પણ સમજ્યા હતા કે જેમ મહારાજ અનેક રીતે ભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે ઘસારો વેઠતા, એમ સ્વામીશ્રી પણ હરિભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે પણ સર્વ પ્રકારે ઘસારો વેઠે છે. એવી જ રીતે જેમ મહારાજ દરેક પ્રકારની વ્યવહારિક ધ્યાન એ વ્યવહારિક ધ્યાન મહારાજ દરેક પ્રકારનું રાખતા હરિભક્તોનું, એમ સ્વામીશ્રી પણ રાખે છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને ઉત્તર આપેલો કે હરિભક્તોને કંઈક વ્યવહારિક અનુકૂળતા થઈ જાય, એમને સુંદર માર્ગદર્શન કે આશ્વાસન મળી જાય, એમને આશીર્વાદ મળી જાય, એને લઈને એનું વ્યવહારિક કાર્ય જો ઉકેલી જાય તો એમને વધારે સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા આવે, એ હેતુથી અમે એમની સાથે આ બધા કાર્યોમાં રહીએ છીએ. એટલે શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા છે અને આજે પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. અને ઘણા બધા કુટુંબો તો આજે સત્સંગમાં એવા છે કે જે તન મન ધન સર્વ પ્રકારે ન્યોછાવર છે, તો એ કુટુંબના જાણે વડીલ સ્વામીશ્રી પોતે જ હોય, એ કુટુંબમાં દરેક નાના મોટા નિર્ણય સ્વામીશ્રી જ લેતા હોય. બાળક જન્મે તેનું નામ પાડવાથી માંડીને કોઈ વડીલોની નાની મોટી મુશ્કેલીઓ હોય અથવા તો કુટુંબો એકદમ કંઈક ખાનગી કદાચ એવો પ્રશ્ન હોય તો પણ બધા જ નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજ જ લે છે. ઘણા કુટુંબો તો એવા છે એમાં એકદમ આઉટરાઇટ સ્વામીશ્રી નિર્ણય આપી દેતા હોય છે, ઘણી વખત એમની ગેરહાજરીમાં પણ, કારણ કે સ્વામીશ્રીને એવો વિશ્વાસ છે કે આ કુટુંબમાં નાના મોટા ભાઈ ભાઈ બધા જ એમને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે અને પોતાના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એમનું કયું બધું જ માનશે. તો મહારાજને પણ ઘણા બધા કુટુંબ વિશે એવો વિશ્વાસ હતો અને આજે સ્વામીશ્રીને પણ ઘણા બધા કુટુંબ વિશે એવો વિશ્વાસ છે, એ એમનું ભક્ત વત્સલપણાનું પ્રતિબિંબ છે. શ્રીજી મહારાજ એક વખત ત્યાં મચ્છિયાઓ ગામે બિરાજમાન હતા. સાયમ સભા પૂરી થઈ એટલે મહારાજ કંઈક આમ વિચારમાં ઊંડા ઉતરી ગયા, એટલે હરિભક્તોએ બધા વ્યક્તિગત દર્શન કરી અને ત્યાંથી વિદાય લેતા હતા. એમાંના રોજકાના કાકાભાઈ, પૂંજાભાઈ, વડીલ બાય હરિભક્ત જીજીભાઈ, એ બધાએ જોયું કે મહારાજ તો કોઈ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ ચાલો જમવા નથી આવો. મહારાજ કે જમવું છે પણ અમને જરા મનમાં એક વિચાર રહે છે. ત્યારે વડીલ વૃદ્ધ બાય હરિભક્ત જીજીભાઈ, એમની ઉંમર લગભગ 85 વર્ષની હતી, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ શું વિચાર છે. ત્યારે મહારાજે કહ્યું કે આપણને આ 95ના ઝીણાભાઈએ ઘણા વખતથી વાત કરી રાખી છે કે એમના દીકરીની લગ્નકની ઉંમર થઈ ગઈ છે અને કોઈ સારું પાત્ર મળે તો તમે જોજો એમ આપણને કહ્યું છે. તો મને એમ થાય છે કે આ ઝીણાભાઈના દીકરીનું લગ્ન એ આપણે આ હાલાજીના દીકરા સાથે કરીએ તો કેમ. મહારાજે આ વાત મૂકી એટલે ત્રણેય સામે વડીલ હરિભક્તો એ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે મેં એટલે જ વાત કરી છે કે તમારો કંઈ અભિપ્રાય હોય ને, કંઈ વાત હોય તો મને કહો. ત્યારે આ જીજીભાઈ જે વૃદ્ધ બાય હરિભક્ત, એને કહ્યું કે મહારાજ આપને મનમાં વિચાર આવ્યો છે એટલે અમને બીજી શંકા તો કંઈ છે નહીં, પણ આપ જ્યારે પૂછો છો ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે 95ના દરબાર ઝીણાભાઈ તો ગરાસિયા દરબાર કહેવાય અને જૂનાગઢ નવાબ સાહેબની કચેરીમાં એમની ખુરશી છે, એટલે એટલું મોટું ઘર એની દીકરી એ આવા સામાન્ય ઘરમાં જાય નહીં, અમારા દરબારોમાં બહુ હીણું દેખાય. અને જ્યારે હાલાજી તો કાઠી દરબાર છે એટલે ગરાસિયાની દીકરી કાઠીના ઘરમાં જાય નહીં. મહારાજ કે એ વિચાર તો અમને પણ આવેલો, પણ છતાં અમારી ઈચ્છા છે જો થાય તો બહુ સારું ને બંને જણા ખૂબ સુખી રહેશે. એટલે તરત કાકાભાઈ અને પૂંજાભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ તો બરોબર છે, આ વિચાર આપને આવી ગયો હોય અને છતાં આપનો આગ્રહ હોય તો પછી ખૂબ સારું છે. મહારાજ એમ કરો, તમે ત્રણેય જણા એ ઝીણાભાઈને જઈને વાત કરો. એટલે ત્રણેય જણા ઝીણાભાઈ પાસે પહોંચ્યા અને એમને વાત કરી કે મહારાજની આવી ઈચ્છા છે અને અમને મોકલ્યા છે. ત્યારે ઝીણાભાઈએ થોડોક આમ વિચાર આવ્યો અને પછી એમ થયું કે ભલે મહારાજની ઈચ્છા હોય તો અમે રાજી છીએ. ત્રણેય જણા આવીને મહારાજને વાત કરી. એટલે મહારાજ કે એમ કરો, હવે ઝીણાભાઈની દીકરીને જઈને તમે પૂછો. એટલે ઝીણાભાઈની દીકરી પાસે જીજીભાઈ જે બાય હરિભક્ત હતા એણે જઈને કહ્યું કે બેટા તારા લગ્ન છે એ મહારાજ હાલાજીના દીકરા સાથે ગોઠવે છે. ત્યારે ઝીણાભાઈની દીકરીએ કહ્યું કે મેં તો એ છોકરાને કોઈ દિવસ જોયો નથી, પણ છતાં જો મહારાજની ઈચ્છા હોય ને મહારાજ નિર્ણય લેતા હોય મારા જીવન વિશે તો મને સંપૂર્ણપણે માન્ય છે, તમે મહારાજને હા પાડી દેજો. એ પાછા આવે એટલે મહારાજે ત્રણેયને કહ્યું કે હવે તમે હાલાજી અને દીકરા જઈને મળી આવો કે મહારાજ આવી રીતે લગ્ન ગોઠવે છે, તમને પસંદ છે, એટલે આ બાજુ મોકલ્યા. તો હાલાજી અને દીકરા બંને રાત્રે ઘરે હતા અને હરિભક્તો આવ્યા અને વાત કરી તો કે અમે તો બહુ રાજી, મહારાજની જેમ ઈચ્છા હોય એમ. ત્યારે મહારાજે કહી રાખેલું કે બંને દીકરા દીકરીને એકબીજાને જોવા હોય તો જોઈ લે અને મળી લે. ત્યારે બંને જણાએ કહેવડાયું કે અમારે કંઈ જ જોવાની જરૂર નથી, મળવાની જરૂર નથી, જો આપના હૃદયમાં વિચાર આવ્યા હોય આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમે રાજી જ છીએ. મહારાજને આ સમાચાર મળ્યા, આ બાજુ મહારાજે થાળ જમી લીધેલો. મહારાજ કે કાલ સવારે જ આપણે સભાપત એટલે બંનેનું ત્યાં જ વેવિશાળ ગોઠવીએ. અને ત્યાં જ સભા મંડપમાં જ બંનેનું વેવિશાળ ગોઠવ્યું. ત્યારે તો બંને એકબીજાને જોયા કે આ આપણે બે હવે ભેગું રહેવાનું એમ. ત્યાં સુધી બંનેને ખબર જ નહીં, પણ એટલો બધો અતૂટ વિશ્વાસ મહારાજ પ્રત્યે અને મહારાજના આદેશ પ્રત્યે કે ભલે જેમ મહારાજની ઈચ્છા હોય એમ અમે રાજી છીએ. અને મહારાજ પોતે ખૂબ રાજી થયા. અને મહારાજે જો કે તો ગોળ ને ધાણા ને બધું તો રાત્રે જ મીઠું મોઢું કરાવી દીધેલું. બીજી દિવસે સવારે મહારાજે પૂંજાભાઈને પૂછ્યું કે તમારા દરબારોમાં શું વિધિ હોય વેવિશાળની. ત્યારે એણે કહ્યું કે અમારે તો શેલણ બનાવે. મહારાજ કે તો તૈયાર કરાવો, ઘી અમે પીરસીશું. અને બધા જ્યારે સભા પછી જમવા બેઠા, મહારાજ ઘીની વાળી લઈને જાતે નીકળ્યા અને બધા તો પેલા તાસ જેવા મોટું વાસણ હોય એમાં ભાત હોય અને પછી ઉપરથી ઘી પીરસાય, ગોળ હોય, પણ એ ઘી ગોળમાં એ ભાત તરે એટલું બધું ઘી પીરસાતું હોય, એ શેલણ કહેવાય. દરબારો જ જમી શકે, આપણાથી તો જમાય જ નહીં, નહીં તો કાલથી પારણપુરી થઈ જાય. પછાવી ના શકીએ આપણે. એટલે પછી બધા ખુશ થઈ ગયા, આમ તાંસરી મોઢે માંડી માંડીને પીવા લાગ્યા. પણ મહારાજ જે ઘી પીરસે તો એક તાંસમાંથી બીજે તાંસ તરફ આમ વાઢી લઈ જાય તો મહારાજ આમ વાસણ ઊંચું ના કરે અને વચ્ચે આમ ઘી ઢોળાય. બે થાળી વચ્ચે પંગતમાં બેઠા હો તો સહેજે અંતર તો થોડું હોય, 1.2 ફૂટ જેટલું ઘી જમીન ઉપર ઢોળાય. ત્યારે કોઈએ મહારાજને કહ્યું, મહારાજ આ પીરસો છો પણ આ ઘી તો ઘણું નીચે ઢોળાય છે. મહારાજ કે આ વેવિશાળનો પ્રસંગ છે ને, બહુ આનંદનો કહેવાય, અને અમને બહુ આનંદ છે કે બંને જણાએ અમારી આજ્ઞા પાડી છે એટલે અમારે આનંદમાં આ બધું ઘી જાય છે. અને આનંદમાં મહારાજે એ રીતે ઘી પીરસ્યું, પણ મહારાજ બહુ રાજી થયા અને બંને જણાને આશીર્વાદ આપ્યા કે તમારી પેઢીઓમાં યુગો સુધી સત્સંગ રહેશે અને તમારી પેઢીઓમાં જે જે અમારી ભક્તિ કરશે એ તમામને અમે અક્ષરધામમાં લઈ જશું, એમ કહીને ખૂબ સુંદર મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. તો આવી રીતે ઘણી વખત ઘણા કુટુંબોમાં ઘણા બધા વ્યવહારિક નિર્ણયો મહારાજ આમ સહેજે લઈ લેતા, કારણ કે એ બધા જ કુટુંબોમાં શ્રીજી મહારાજને વિશ્વાસ હતો કે મારું કયું એ બધા કરશે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે અત્યંત વિશ્વાસ છે ઘણા બધા કુટુંબો વિશે કે સહેજે આમ નિર્ણય લઈ લે. ત્યાં મુંબઈમાં આપણા હરિભક્ત છે સાધુરામભાઈ, એમના દીકરા માર્કંડભાઈ અને યોગેશભાઈ, માર્કંડભાઈના બે દીકરીઓ એટલે માર્કંડભાઈ અને સાધુરામભાઈ બંને બાપાને કહી રાખેલું કે સ્વામી કે બંને દીકરીએ માસ્ટર્સ પૂરું કર્યું છે, હવે બંનેના લગ્નની ઉંમર થઈ છે તો કોઈ યોગ્ય સત્સંગી યુવક હોય તો આપ બતાવજો. અને બંનેને એકદમ દ્રઢ સત્સંગ છે એટલે માંગા તો ઘણે બધા ઠેકાણેથી આવે છે સારા, પણ બંને જણા ના પાડે છે કે જો રવિ સભામાં ન જઈ શકીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા ના આપી શકીએ, કાર્યકર તરીકે સત્સંગની સેવા ના કરી શકીએ, પ્રસંગે ટાણે ઉત્સવ સમયમાં દેશ પરદેશમાં લાભ ન લઈ શકીએ તો પછી એ બધું લગ્ન જીવન કે સાંસારિક જીવન સાવ ધૂળ છે. એટલે એવો કોઈ સત્સંગી યુવક હોય તો આપ કહેજો. સ્વામીના મનમાં પણ હતું, પણ હવે એ કુટુંબ તો આટલું બધું એકદમ બહુ ઊંચું ઘર કહેવાય અને બધી રીતે ધનાઢ્ય કહેવાય અને મલ્ટી કરોડ બિઝનેસ બધા, એટલે એના યોગ્ય આવો ચુસ્ત સત્સંગી યુવક શોધવા એ ઘણી વખત આમ અઘરું થઈ જાય. અને નિયમ ધર્મ પણ એકદમ દ્રઢ, હવે આ તો બહાર પાણી પણ ન પીવે એ કક્ષાનો સત્સંગી યુવક બધી રીતે લૌકિક અને સત્સંગની દ્રષ્ટિએ શોધવો, એ સહેજે સ્વામીના મનમાં પણ હતું. અને જ્યારે જ્યારે માર્કંડભાઈ કે યોગેશભાઈ કે સાધુરામભાઈ સ્વામીને મળે ત્યારે આ વાત કરતા, 1.5 વર્ષ વીતી ગયું હશે, સ્વામી એક વખત મુંબઈમાં હતા અને રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા અને પછી વ્યક્તિગત મુલાકાતો પૂરી થઈ. પૂરી થઈને સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જતા હતા, ત્યાં ખૂણામાં આપણે એક યુવક છે કેદાર ઠક્કર, એને સ્વામીએ જોયો. એટલે સ્વામી કે કેદાર અહીંયા આવ, એટલે નજીક આવ્યો. સ્વામી કે શું કરસ તું? કે સ્વામી મેં ભણી લીધું. સ્વામી કે તું શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું. એટલે સ્વામીને કે કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટર એપ્લાયન્સીસ કે કમ્પ્યુટર સાયન્સ કે, તો એમને એક પેટર્ન શબ્દ છે. સ્વામી કે તને કોમ્પ્યુટરનું બધું તે ભણી લીધું? તો કે હા. સ્વામી એકલો આગલો જ શબ્દ વાપરે છે, પાછળ એન્જિનિયરિંગ કે એપ્લાયન્સીસ કે ડિઝાઇન કે કાંઈ જ નહીં. એ કે સાંઈ કે તે કમ્પ્યુટરનું બધું ભણી લીધું? તો કે હા બાપા મેં બધું ભણી લીધું. સ્વામી કે હવે તારે શું કરવાનું છે? કે સ્વામી મારે અમેરિકા જવાનું છે, મારે H1 આવે એમ છે કે 2 કે 3 કંપની સાથે વાત ચાલે છે ને હું ત્યાં જઈશ. સાંઈ કે ક્યારે જવાનું છે? તો કે હવે નક્કી થાય પણ 2-2.5 મહિનામાં કદાચ જવાનું થશે. સાંઈ કે તાર લગ્ન થઈ ગયા બાકી છે? એટલે કેદાર કે સ્વામી મારા લગ્ન ક્યાં થયા છે? મારા લગ્ન થયા તમને ખબર ના હોય? મારા નથી થઈ ગયા. સ્વામી કે પછી એમની આમ ટિપિકલ જે સ્વામીની આમ સ્ટાઇલ છે, અમુક અગત્યની વાત કે ઇન્ફોર્મેશન જોતી હોય તો એમનું મોઢું ને આંખ બંને ઝીણી થઈ જાય. કે આમ તે કે આમ જોઈ રાખ્યું છે ક્યાંય? એમની જે સ્ટાઇલ છે ને પૂછવાની એમ. એટલે સ્વામીને પૂછ્યું કે આમ કંઈ જોઈ રાખ્યું છે ક્યાંય? એટલે કે ના ના સ્વામી કાંઈ નથી જોઈ રાખ્યું, મારે કંઈ વાત નથી, હું અમેરિકા જાઉં, સેટલ થયું, 1-2 વર્ષ પછી મેરેજ માટે આવીશ. એટલે સ્વામી એકદમ એની છાતી ઉપર આંગળી મૂકીને કે સ્વામી કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ક્યાંય તું વાત ના કરીશ, હું તને કહીશ ક્યાં કરવાનું કે. પેલા કે ભલે સ્વામી. એટલે એક બુકિંગ કરી નાખ્યું સ્વામી એમ. પછી થોડા દિવસો પછી સ્વામી સવારે પૂજા પહેલા ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, ત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી આ બાજુથી નીકળતા હતા ત્યાં ઝાડીની બહાર સાગરને ઉભેલો જોયો, સાગર દિવ્યેશ સાગર. એટલે એ ત્યાં ઊભો હતો એટલે સ્વામી આમ નજર પડીને સ્વામીએ એકદમ ઝાડી પાસે નજીક જઈને કહ્યું કે હું અત્યારે હમણાં નાસ્તો કરી લો પછી મને ઉપર મળ. એ કે સારું. એટલે સ્વામી પૂજામાં બેઠા એટલે તરત એને જોબ પર ફોન કરી દીધો કે આજે હું બપોર પછી મળો આવીશ, કારણ કે એને સ્વામીએ બોલાવ્યો તો નાસ્તા પછી મળો એટલે 10:30 થઈ જાય ત્યાં સુધીમાં તો જોબ શરૂ થઈ ગઈ. એટલે કીધું કે હું હાફ લીવ છું, બપોર પછી આવીશ. અને પછી ત્યાં નાસ્તામાં દર્શન માટે બેઠો અને પછી નાસ્તો પૂરો થયો સ્વામી પાસે, સાંઈ કે હમણાં ઊભો રહે બધું પતી જાય, પછી છેલ્લે તને મળું. બધા 100-150 મુલાકાતીઓ બધા પૂરા થયા. પછી સ્વામીને પૂછ્યું શું કરસ? તો કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. સાંઈ કે હવે શું છે? તો કે ન્યૂઝીલેન્ડ જઉં છું. સાંઈ કે થઈ ગયું? તો કે આ વિઝન બધું આવી ગયું. સાંઈ કે તાર લગ્નનું? તો કે સ્વામી લગ્ન નથી થયા મારા, કે લગ્ન ક્યાં થયા છે? તો કે સ્વામી કે તે શું વિચાર્યું? તો કે મેં સ્વામીજી કંઈ વિચાર્યું નથી, હજી તો હું જોયું પછી એક બે વર્ષ પછી આવીશ. સ્વામી કે જો તું કંઈ જોતો નહીં, હું તને બતાવીશ, હું કહું ત્યાં લગ્ન કરવાના. તો કે ભલે, સેકન્ડ બુકિંગ તરત. પછી સ્વામીના મનમાં હશે. અને સ્વામી પછી વિચરણ કરતાં કરતાં ભરૂચ પધાર્યા. 2001 સાલમાં ભરૂચ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હતી. એના થોડા દિવસો પહેલાં જે સુવર્ણ કરશણ ધજાડન, જેનું હમણાં જેમ દિલ્હીમાં સ્વામીએ પૂજન કર્યું એવી રીતે પૂજન વિધિ હતી. અને ઘનશ્યામભાઈને બધાને ઉમરેઠથી બોલાવેલા. આગળ દિવસે સાંજે સ્વામીશ્રી આમ પત્ર વાંચન કરતા હતા, અને સ્વામી આમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા પહેરીને પત્ર વાંચતા વાંચતા ધર્મચરણ સ્વામીને કે આપણે માર્કંડભાઈને ફોન કરો ને. પછી માર્કંડભાઈને ફોન કર્યો. સ્વામી કે શું કરો? તો કે સ્વામી હું તો અત્યારે ઓફિસથી અત્યારે ઘરે જઉં છું. સ્વામી કેમ કરો, કાલ સવારે તમે અહીંયા ભરૂચ આવી જાઓ. તો કે સ્વામી કંઈ આમ કામ હોય, મારે કંઈ તૈયારી કરીને આવવાનું હોય તો એ રીતે. સ્વામી ના ના, એવું કંઈ છે નહીં, તમે આવો ને, કાલ સવારે મને પૂજા મળી જાવ, પૂજામાં પહોંચો. તો કે તો સ્વામી મારે રાત્રે આવી જવું પડે. સ્વામી કે આ રાત્રે નીકળી જાઓ, રાત્રે અહીં પહોંચી જાઓ. તો કે ભલે. અને એમને બિચારાને આશ્ચર્ય કે આ કેમ સ્વામી અચાનક બોલાયા છે. ફોન મૂકીને સ્વામી ધર્મચરણ સ્વામીને કે આપણે દિવ્યેશને ને બે જણાને ફોન કરો. કે છે તો કે કોણ બીજા? સ્વામી કે પેલો આપણે ઠક્કર લુવાણા કોણ પેલો? કેદાર. હા, કેદારને ફોન કરો. કે અને પછી બે જણાનો નંબર તો ધર્મચરણ સ્વામી પાસે ડિરેક્ટ હતા નહીં. બોમ્બે મંદિરે ફોન કરી અને તેની ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર લીધા. અને પછી બે યુવકોને ફોન કર્યા. સ્વામી બે જોડે વાત કરી, ત્રણ જ વાક્ય. સ્વામી કહે શું શું કરશ? તો કે સ્વામી કંઈ નહીં, અત્યારે ઘરે જતો હતો. સ્વામી કહે જો કાલ સવારે અહીં હું પૂજા કરું, ત્યારે મને અહીં આવી જજે. કે સ્વામી મારું કંઈ કામ, મારે કંઈ તૈયારી કરે. સ્વામી કંઈ નહીં, તું આવી જાને રાત્રે, એમ કર તું રાત્રે પહોંચી જા. ત્રણેય રાત્રે ભેગા કરી દીધા. ત્રણેયમાંથી કોઈને કશું ખબર નહીં, એકબીજાને રિલેશન ખબર નહીં, આમ કશું જ નહીં. પછી સ્વામી માર્કંડભાઈને કહેજો હવે આપણે બંને દીકરીનું લગ્ન ગોઠવવાનું છે અને કાલે સવારે આપણે એમની સગાઈ કરવાની છે. તો કે સ્વામી બેને જણાને બોલેલું. સ્વામી કે ઉભા રહો, હજી તમે છોકરો જુઓ, પછી આપણે આગળ વાત કરીએ. કે ના સ્વામી, આપે નક્કી કર્યું હોય તો મારે કંઈ જોવાની જરૂર નથી. સ્વામી કે એમ નહીં, તમે જુઓ પછી તમે વાત કરજો. પછી સ્વામી કે ઉભા રહો, પહેલાં તમે જોઈ લો ને પછી વાત કરો ઘરે. પછી સ્વામી બે છોકરા દૂર ઊભા રાખ્યા. સ્વામી બતાવ્યા, જો પહેલાં બે ઊભા એ દૂરથી. અને પછી સ્વામી કેમ કરો, તમે ઘરે ફોન તો કરો કે એમને માન્ય છે ને ઘરે, તમારા ઘરવાળાને પૂછો વાઇફને. હવે હજી તો માર્કંડભાઈ કંઈક છોકરાને મળે ને બે વાત કરે ને પછી શું ભણેલા છે ને કશું નહીં. સ્વામી હવે સ્વામી આટલું બધું આગળ વધવા માંડ્યા એટલે એમને તો બીજી કંઈ પૂછવાનું રહ્યું નહીં. એટલે માર્કંડભાઈએ ઘરે એમના વાઇફને ફોન કર્યો કે ભાઈ આપણને બધાને મનમાં એમ હતું કે સ્વામીએ કેમ બોલાયો હશે મને. બધાને ઘરમાં વિચાર હતો કે સ્વામી મને આટલા માટે બોલાયો અને આપણે બંને ડોટર્સનું સ્વામી કાલે એંગેજમેન્ટ ગોઠવે છે અને બે છોકરાઓ. એટલે એને વાઇફે પૂછ્યું બે છોકરાઓ ક્યાં? તો કે એ બંને દૂર ઊભા છે ત્યારે મારાથી મને થોડો આછો આછો બેનો ચહેરો દેખાય છે. એટલે સ્વામીના મનમાં છે. એટલે સ્વામીએ કેવડાવ્યું કે તમારા વાઇફને પૂછો. એટલે એમને વાઇફે કીધું કે જો સ્વામીના મનમાં હોય અને સ્વામી નક્કી કરતા હોય તો આપણે બધી રીતે રાજી જ છીએ, તો તમે હા પાડી દો. એટલે કે મેં તો હા પાડી દીધી પણ સ્વામી તારો આગ્રહ રાખતા હતા કે ના સ્વામીને કહો કે અમે રાજી છીએ ઘરમાં બધા. તો ફોન એને કે ઉપર ચાલુ રાખ, ચાલુ રાખીને સ્વામી પૂછ્યું કે સ્વામી ઘરેથી મારા વાઇફને બધા રાજી છે? સ્વામી કે તમારે બંને દીકરી સાથે વાત કરી? તો કે ના સ્વામી. સ્વામી કે બંને જોડે વાત કરીને આવો. તો બિચારા પાસે બહાર જઈને એમની વારાફરતી એના મધર એટલે એના વાઇફને કહ્યું કે બેને વારાફરતી બોલાવો, ફોન ઉપર હું પૂછી લઉં. એ ફોન ઉપર માર્કંડભાઈ પૂછ્યું કે જો સ્વામી આવી રીતે તમારો એન્ગેજમેન્ટ ગોઠવે છે. બંને દીકરીઓએ જેમ ઝીણાભાઈની દીકરીએ મહારાજને કેવડાવેલું એમ કે જેમ સ્વામીની ઈચ્છા હોય અને મરજી હોય ત્યાં અમે રાજી જ છીએ, અમારે કંઈ જોવું નથી અને સ્વામી જે વિધિ કરાવે એમાં રાજી છીએ. અને આવીને માર્કંડભાઈએ સ્વામીને વાત કરીને સ્વામીને મુખ પર એકદમ આમ પ્રસન્નતા છવાઈ ગઈ, બહુ જ રાજી થયા. ત્યાં જ માર્કંડભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા, સ્વામી કે બે જણા ખૂબ સુખી રહેશે, મહારાજ સર્વ પ્રકારે રક્ષા કરશે. અને પછી બે છોકરાને બોલાયા કે પેલા કે શું સ્વામી? સ્વામી કે જો તમારા બંનેનું કાલે સગાઈ આપણે ગોઠવવાની જ સવારે. પેલા કે હે સારું ભલે. કોણ? કે સ્વામી કે જો માર્કંડભાઈની બે દીકરીઓ છે એની સાથે સગાઈ ગોઠવવાની. તો કે સારું. અને પછી બીજી દિવસે સવારે તો પેલું કળશ પૂજન થયું આપણું ભરૂચ શિખરબદ્ધ મંદિરનું. કળશ પૂજનની વિધિ પૂરી થઈ અને સ્વામી ઘનશ્યામભાઈને કે હવે આપણે છે ને પેલી આપણે સગાઈની વિધિ ચાલુ કરો. કે એટલે સેવક સંતો કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, થોડું મોડું થઈ ગયું છે અને પછી કરીએ. સ્વામી કે ના ના, ભેગી વિધિ સારું મુહૂર્ત છે, કળશનું ભેગું મુહૂર્ત અમૃત ચાલુ છે, પતી જાય ને કે વિધિ. સ્વામી કે ચાલુ કરાવો. એટલે ઘનશ્યામભાઈ તરત પાના ખોલવા માંડ્યા. આમ પાછા આને તો કળશ પૂજનમાંથી વિધિ ઉપર લગ્નની વિધિમાં તો જવાનું ને, આમ પાના ફેરવાના. સ્વામી કે આ શોધો. અને પોતે પાસે વિધિમાં ઊભા રહી ગયા સ્વામી. તો જેટલી વિધિ ઘનશ્યામભાઈ કરાવે એમાં પોતે પણ સામેલ બધી રીતે. હવે હાજરમાં કોણ? દીકરી તરફથી એના બાપ અને આ બે મૂરતિયા. આના મા બાપ કોઈ હાજર નહીં, પેલા તરફથી દીકરીઓ કે પહેલાં કોઈ હાજર નહીં. પણ જેટલા ગેરહાજર હતા એ બધાનો રોલ સ્વામીશ્રીએ ભજવ્યો. એ ગોર ગણો તો ગોર ને દીકરાના મા બાપ ગણો તો દીકરાના મા બાપને, બ્રાહ્મણ ગણો તો બ્રાહ્મણે, બધા જ રોલ સ્વામીએ ભજવ્યા. પોતે હાથમાં જળ લે, પોતે નાળા છડી બાંધે, બધું જ પોતે વિધિ કરાવડાવે. અને પછી વિધિ ધમધોકારા આગળ ચાલતી હતી એમાં વચ્ચે એકદમ અટકી. એટલે સ્વામી એકદમ આમ વધારે કોન્શિયસ સ્ટેટમાં હતો અને સ્વામી પૂછાય કે કેમ વિધિ અટકી. એટલે માર્કંડભાઈ કીધું કે સ્વામી ઘનશ્યામભાઈ એમ કહે છે કે બે દીકરીઓના લગ્ન બે સાથે કરીએ છીએ તો વારાફરતી નામ બોલો. સ્વામી કે આ તો બોલી જાય આમાં કંઈ વાંધો નહીં. એ કે સ્વામી બોલું વારાફરતી બે નામ પણ કોની સાથે કોણ એ તો કહો. બે દીકરીના લગ્ન બે જણ પણ કોની સાથે કોણ સ્પેસિફાય એ તો કરવાનું ના કર. તે સ્વામી એકદમ ખળગાટ હસી પડ્યા. સ્વામી કે હારું એ તો આપણે રહી ગયું નહીં કે. કેટલો બધો વિશ્વાસ, વિધિ આટલી બધી આગળ ચાલતી હોય ત્યાં સુધી બે કુટુંબને આટલો બધો વિશ્વાસ હોય કેટલું બધું કે પછી તો બધા હશે. માર્કંડભાઈ ખડકાટ હશે, પેલો કેદાર હશે, દિવ્યેશ હશે, બધા ખડકાટ હસતા હતા કે કોની સાથે કોણે તો કહો. તો સ્વામી આમ કેટલા આમ કેઝ્યુઅલી આમ જાણે ઘણી વખત આપણે આમ કહેતા ને કે ભાઈ આજે શર્ટ પહેર્યું તો આમ કે હા અમે શર્ટ પહેર્યું છે એમ કે કેઝ્યુઅલી કંઈક આપણે જવાબ આપીએ એમ. સ્વામી કે એમાં શું કે આપણે આમ આ છે કેદાર આંજોડ મોટી ને આંજોડ નાની ચલો વિધિ આગળ ચલાવો કે ત્યાં ત્યાં દીધી. હવે મોટી નાની તો માર્કંડભાઈ એક જાણતા હતા આમાં. સ્વામી મોટી નાની બોલે સ્વામીને ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. પેલા બેને કઈ ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. મોટી નાની બોલે એમાં ખાલી માર્કંડભાઈના ફાધર એક જ સમજતા હોય ને. પણ સ્વામી કે ચલો વિધિ આગળ જતા પેલા આવે કે હારણ ચલો પેલાને ખાલી કેટલું યાદ રાખવાનું હતું મારે મોટી ના નાની એટલું જ યાદ રાખવાનું હતું ને. નામમાં બીજું તો જોયેલું જ નહીં કશું ને. આમ પાણી હાથમાં રાખીને વિધિ ચાલુ કરાવતા હતા અને વિધિ બધી આગળ ચાલુ રાખી. અને પછી વિધિ પતિને સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા, મીઠું મોઢું કરે, સાકર પોતે જાતે મોઢામાં મૂકીને ખૂબ આશીર્વાદ. સાંઈ કે બે જણા ખૂબ સુખી રહ્યા છો, કાયમ તમારી પેઢીઓમાં સત્સંગ રહે છે અને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી બધાને હાર સ્વામીએ પહેરાવ્યા, પછી અંદર નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતી વખતે પાછા છેલ્લે બધાને પ્રસાદ હાથમાં આપ્યો, પાછા બધાને મળી રહ્યા એટલે પાછા અંદર રૂમમાં બોલાવ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા, ફોટા પડાવ્યા ને ખૂબ રાજીપો દર્શાવ્યો અને ખૂબ આશીર્વાદ આપ્યા. એ રૂમમાંથી વિદાય લેતા હતા એટલે સહેજ આપણને આમ ટેવ હોય, જોજો કે સ્વામી સાથે આપણે મળી ના આવ્યો તો આમ નીકળતી વખતે આમ સહેજ આમ દર્શન કરતા જઈએ બાણાની બહાર નીકળતા. એટલે આમ પાછળ ફળ્યા ને તો સ્વામી આમ નીચું જોઈ આમ આમ હસતા હતા. અને એમની ટેવ છે ઘણી વખત જમણા હાથ છે ને આમ જમણા પગ ઉપર આમ આમ કરતા હોય છે આમ સ્વામી આમ હસ્યા. એટલે ત્રણે જણા ઊભા રહી ગયા દરવાજે. કે સ્વામી કેમ હસ્યા ઊભા રહી ગયા દરવાજે. કે સ્વામી કેમ હસ્યા. સ્વામી કે ના ના કંઈ નહીં.

એવા આશ્રિત સત્સંગી દ્રઢ કુટુંબો હતા એમાં મહારાજ પોતે એકદમ સ્વતંત્રપણે નિર્ણયો લઈ લેતા, એમ આજે પણ ઘણા બધા કુટુંબો છે કે એમાં સ્વામીશ્રી એકદમ આઉટ રાઈટ એ કુટુંબની વાત નીકળે એટલે સ્વામી જ નિર્ણય આપી દે, સ્વામી ઘણી વખત કેવડાવી દે, સ્વામી કહેને કહેજો કે આટલી સેવા કરવાની છે, આઉટ રાઈટ નિર્ણયો આપી દે, એ અતૂટ વિશ્વાસ એમનામાં આપણને દેખાય છે ત્યારે એમનું ભક્ત વત્સલપણું છે. સામે આવા સત્સંગી કુટુંબોને પણ એટલી ક્રેડિટ છે કે આવા સમર્પિત હોય છે, આવા સમજણવાળા હોય છે. તો આવી નાવ જ્યારે સત્પુરુષના આધારે તરતી મૂકી દે ત્યારે એ બધા કુટુંબોમાં સર્વ પ્રકારે સુખ સંપત્તિ અને આનંદ શાંતિ આપણને જોવા મળતી હોય છે. પણ આવું એમનું ભક્ત વત્સલપણું છે કે હરિભક્તના બધા જ વ્યવહારમાં, અને સ્વામી તો આગ્રહ રાખે, સ્વામી કે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કહેવો આપણને. જો સ્વામીને ઘણી વખત આપણે ભીડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો આપણે એમને હળીએ મળીએને એમને પૂછીએ અને આ કંઈક વ્યવહારિક માર્ગદર્શન લઈએ, એમને ભીડો નથી. આપણે ઘણી વખત સત્સંગ ઓછો કરીએ, નિયમ ધર્મ ઓછા પાડીએ, સભામાં ન આવીએ, એ બાબતે વારે વારે એમને વ્યક્તિગત રીતે એને કહેવું પડે જાહેરમાં, એ એમને મન ભીડો છે. બાકી તો આપણને બધાને ખૂબ પ્રેમથી અને સાચવવા છે, તો આગ્રહ જ રાખે છે કે સ્વામી કે એકવાર પૂછી જ લેવાનું, કહી જ દેવાનું. તો જો આવી રીતે આપણે પત્ર લખી શકીએ, કહી પણ શકીએ, વાત પણ કરી શકીએ, પણ આપણે સર્વ પ્રકારે આપણા એ ધણી છે આપણા દેહના, આપણા મનના, આપણા જીવના, એટલે એમને પૂછીને કરીએ તો કાંઈ જ ખોટું નથી, એમાં આપણે સંપૂર્ણપણે સુરક્ષિત રહીએ છીએ. પણ એવો વિશ્વાસ સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. કદાચ આપણા મન પ્રમાણે ન પણ ગોઠવે, પણ જે કંઈ ગોઠવે છે આપણા સારા માટે, કારણ કે આવા સંત શું કામ કોઈના દુશ્મન હોય, એમને ક્યાં કંઈ પાસેથી લઈ લેવું છે. આટલું મોટું આપણને લંડનનું મંદિરને હવેલી બાંધી આપી, અહીં કુલ કેટલા દિવસ રહ્યા, 95 સાલથી અત્યાર સુધી, એટલે ગણીને કદાચ 150 દિવસો પણ નહીં રહ્યા હોય, કદાચ 100 દિવસો પણ નહીં રહ્યા હોય, કેવળ આપણા માટે છે. એટલે એમને તો કોઈ જ સ્વાર્થ નથી. ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના નામે પાછળથી બેંક બેલેન્સ કે દસ્તાવેજ કોઈ જમીનનો નીકળ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજના નામે ક્યાં નીકળવાનો છે બેંક બેલેન્સ કે દસ્તાવેજ? કાંઈ જ નથી. એ તો સાધુ છે, ફકીર છે, પણ કેવળ આપણા સુખાકારી માટે એ આપણને આશીર્વાદ આપીને આ બધું કરતા હોય છે. પણ કેટલું બધું એમનું ભક્ત વત્સલપણું કે આપણા બધા જ પ્રશ્નોમાં અંગત રસ લે છે. ઘણી વખત તો સ્વામી પાસે એવા પ્રશ્નો આવતા હોય, આપણને આમ કંટાળો આવે અને આપણને એમ થાય કે શું આવા હરિભક્તો આવી જતા હોય છે સ્વામી પાસે આવા પ્રશ્નો લઈને. પણ સ્વામી એકદમ ધીરજ, એકદમ શાંતિ એ જાળવીને સ્વામી પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોય છે. એક વખત તો સ્વામી ત્યાં સારંગપુરમાં હતા અને મુલાકાતના અંતે એક બોટાદના હરિભક્ત એમના નાના દીકરાને 4.5-5 વર્ષનો હશે ને લઈને આવ્યા. અને સ્વામી તો તે વખતે પલાઠીવાળીની નીચે બેસી શકતા, ભોજનને મુલાકાત દરમિયાન આમ નીચે બેઠેલા. ઘણા વર્ષો, 12-14-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો સ્વામી આમ બેઠેલા અને એમના બાપા પાસે નજીક આવી અને સ્વામીને અટેન્ડ કર્યા વગર સિદ્ધના છોકરા સાથે વાત કરવા માંડ્યા. કહી દઉં સ્વામી, એટલે પેલો બિચારો મૂંઝાયા કરે અને બાપ સામે જોવે, સ્વામી સામે જોવે. સ્વામીને કે કહી દઉં છું, એટલે સ્વામી બે સામે જોયા કરે. હવે આપણને કંટાળો, બિચાર બોલવું હોય બોલ ને, તાર શું કહી દઉં અંદર બહાર પતાવીને આવવાનું. પણ સ્વામી આમ જોઈ રહ્યા, બંને બેસ કે એમ કે છોકરાને હાથ ખેંચીને નીચે બેસવાનું, પોતે બેઠા. કહી દઉં છું સ્વામીને. તો એ સ્વામી એકદમ ધીરજથી, આપણે તો કંટાળી જાય, ભાઈ બોલને જે બોલવું હોય. પછી એને વાત કરી, સ્વામી આ મારો દીકરો અને એને આબુ આપણે ત્યાં બેની, અમને ઘરમાં નથી ફાવતું, અનુકૂળ આવતું. સ્વામી કે શું? કે સ્વામી આટલો મોટો થયો પણ એને ખબર નથી પડતી સંડાસ ક્યાં જવું, તમે એને સમજાવો સંડાસ કઈ રીતે ક્યાં જવું. કે હવે આવા કંઈ સ્વામીનો વિષય છે અને સ્વામી આ ધંધા કરવાના છે? તો સ્વામી આમ જાણે કોઈ મને મોટી જમીન લેવી હોય ને કંઈ મોટો પ્રશ્ન હોય ને $1,000,000નું ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જેટલો રસ લેતા હોય ને એટલા પ્રેમથી. તો સ્વામી આમ આખું ડિસેક્શન શરૂ કર્યું પ્રશ્નનું. સ્વામી કે એને આમ શારીરિક કે માનસિક કંઈ તકલીફ છે? એટલે એને પપ્પા કે ના, સ્વામી કે તપાસ કરાવતા. કે સ્વામી છેક અમદાવાદને વડોદરા સુધી તપાસ કરાવી છે, બધા ટેસ્ટ કરાય અને કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. એટલે એક સ્વામી મનમાં હતું, ક્લિયર થયું. તો સ્વામી એકદમ લોકલ ક્વેશ્ચન શરૂ કર્યા. સ્વામી કે આમ ગમે ત્યારે સંડાસ કરી જાય ચડ્ડીમાં? તો કે હા, ગમે ત્યારે સંડાસ કરી જાય. તો સ્વામી કે કંઈ તકલીફ તો છે નહીં? તો સ્વામી પેલા ભાઈને પૂછ્યું એના પપ્પાને, સ્વામી કે આમ તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? કે પેલા બિચારાને કે બહાર જવાની કદાચ એને શરમ આવતી હશે, ઘરમાં છે જ કરું ને? એટલે કે નાના સ્વામી ઘરમાં છે ને? કે વ્યવસ્થિત છે. એટલે ઓકે, સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ. તે સ્વામીએ પાછું ફરી કંઈ પૂછ્યું, સ્વામી કે છે બરોબર, પણ તમે એને બતાવ્યું છે કે અહીં જવાનું, આવું કંઈક થાય તો અહીં જવા એવું કહ્યું છે? તો કે નાના સ્વામી કે નાનપણથી તો બતાવ્યું તો હોય જ ને. કે અને પછી સ્વામી આખું આમ ચેન્જ કર્યું, છોકરા તરફ પૂછ્યું, સાહેબ કે તને ખબર છે આવું કંઈ થાય ત્યાં જવું? તો પહેલાં આમ ધીમેથી આમ હા પાડી આમ,
બોલ્યો કે નહીં ખાલી આ માં પાડી. તો સ્વામી કે તને એવું આમ થાય.

મારે જવું છે, તારે તરત દોડી જવાનું ત્યાં સંડાસમાં જવાનું. તો પેલો બિચારો ઇનોસન્ટલી સ્વામી કે, પણ સ્વામી મને એવું થાય પણ જવું એ પહેલાં થતી થઈ જાય છે કે. તો સ્વામી એકદમ એના માથા ઉપર હાથ મૂકીને, દાઢી ઉપર હાથ મૂકીને, નાનો છોકરો 4-5 વર્ષ, સ્વામી કે જો તને એવું મનમાં થાય કે જ્યારે જવું છે તારે તરત દોડીને જતું રહેવાનું ત્યાં. અને સ્વામી પેલા પછી પાછી પ્રેક્ટિકલ એડવાઇસ પહેલાં એના ફાધરને આપે, સ્વામી કેવું હોય તો તમારે પેલો દરવાજો લોક નહીં રાખવાનો, નકમ એને લોક ખોલતા આવડે નહીં, લોક ખોલે ત્યાં સુધી થઈ જાય. સ્વામી કે તમારે લોક નહીં રાખવાનું કે બહારથી. હવે આવો નાનો પ્રશ્ન અને એકદમ આમ બોગસ પ્રશ્ન, એમાં કેટલો બધો આમ સ્વામીને પણ એક ભક્તવત્સલ પણ એમાંથી દેખાય આપણને કે પોતાના ભક્તો પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ. બીજા કોઈ ધર્મગુરુ ને કંટાળો આવે એને આમ ભાવના દે, શું ઊભા થાવ ચાલો કે આ મારો પ્રોબ્લેમ નથી કે. અને તોય પેલો સ્વામી પેલા કે, ના સ્વામી તમે આશીર્વાદ આપો કે બધું સારું થાય. સ્વામી કે ના આશીર્વાદ છે, બધું બરોબર થઈ જશે. એ સ્વામી પેલા છોકરાને કે, જો તારે એવું હોય ને હમણાં શરૂઆતમાં એના બાપુજી કે તમે ધ્યાન રાખજો સહેજ, અને તારે છે ને હમણાં થોડા દિવસ એવું હોય તો તારે તરત એવું થાય ને તો તારે કહેવાનું પપ્પા મારે જવું છે એવું કહેજે તું. ત્યાં તને પપ્પા કે, ના ના સ્વામી મારું નામ ના દેશો કે મમ્મી નામ શીખવાડો ને એ લઈ જાય, હું ના લઈ જાઉં કે. તારા મમ્મીને તારે કેવું એ પછી સ્વામી શીખવાડવાનું તે આવું થાય ને. સ્વામી કે સારું, તારા મમ્મીને કેવું તારે કે મને આવું થાય છે તને લઈ જાવ, એટલે તારા મમ્મી તને લઈ જશે. હા પેલા કે, હા સ્વામી તો બરોબર છે, હું તો કામ પર હોઉં, મને ખબર ના મમ્મી ઘેર હોય છે. અને બધું સ્વામી પાસે આશીર્વાદ આપ્યા આમ સ્વામીએ. અને આજુબાજુ બધા સંતોને તો એટલું બધું હસવું આવતું હતું, પણ સ્વામી સિરિયસ હતા સુધી આપણે હસવું કેવી રીતે. એટલે અમુક જણા છે ને આમ હોઠ દબાઈને ઉભેલા, અમુક જણા આમ ગાતરી આમ ટાઈટ કરીને બેઠાલા, કેટલું બધું હસવું આવતું હતું બધાને. અને સ્વામી આમ એકદમ સિરિયસલી અને એકદમ આમ ફેથફુલી સ્વામી શ્રી વોઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. અને પછી પેલા ઉભા જો કે ઊભા થતા હતા છોકરા કે, જો તને સ્વામી કીધું ને કે હવે કંઈક થાય તારા મમ્મી કેવું તું સમજો તું બરોબર, તો ક્યાં સમજે એમ કે ટપલી મારી. સ્વામી કે બિચારા મારશો નહીં રહ્યા હતા. પછી સ્વામીબેન પ્રસાદ આપે ગયા અને જેવા ગોળ ફર્યા અને સ્વામીએ જે છેલ્લી લગભગ 5-6 મિનિટથી હસવાનું રોકી રાખેલું એ એક્સપ્લોર થયું. અને સ્વામી એકદમ કળકળાટ હસી પડ્યા. સ્વામી હસે એટલે તો બાજુબાજુ બધાને તો છૂટ મળી જ ગઈ હસવાની, માંડ બધા કંટ્રોલમાં રાખેલું એટલે બધા ખળખળાટ હસ્યા. બધા હસે ને એટલે પેલાને આમ પેલા જતા હતા એમને અણસાર તો આવી જાય ને અવાજ આવે પાછળથી, એટલે બધા હસ્યા એટલે એકદમ એમણે આમ પાછું જોયું. હવે આમ સહેજે બધાને હસતા જોવે ત્યાં સુધી તો વાંધો નહીં, માણસ સમજી શકે કે ભાઈ એવો પ્રશ્ન જ માણસ હશે, પણ જો સ્વામીને હસતા જોવે તો એને મનમાં જરા લાગી આવે કે સ્વામી પણ મારા પ્રોબ્લેમ ઉપર હસે છે, એની માટે તો આ સિરિયસ પ્રોબ્લેમ હતો ને. પણ પેલા જેવું પાછળ જોયું ને સ્વામીના રિફ્લેક્સીસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ, જેવું પેલા એ પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ. અને પેલા જેવું આમ પાછળ જોઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલા બોલાવો અહીંયા. સ્વામી બહુ શાર્પ છે, પણ હવે શું કરે, તો બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી અટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું, ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દેવું, ધોળે દાડે દીવો લઈને શોધો ને તોય મળે નહીં. બોલો મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે આ રેન્જ ઉપર વર્ક કરતા હોય. પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે અનેક પ્રકારે. એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા. અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યાએ એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાડ પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે અને જો એમ થયું હશે તો દુકાન લૂંટી ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. અને હાંફળા ફાંફળા થતા શેઠ તો દુકાને આવ્યા ત્યાં તો દુકાન એકદમ આમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને એમ પડેલી. શેઠને જરા હાશ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટી જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટી જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઊભા રહી ગયા અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા, એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોઈએ કીધું કે કેમ, તો કે ગઈકાલે રાત્રે
તમારા શેઠ એ રાત્રે 2-2 વાગે ઉઠ્યા હશે ત્યારે એક તમારા દુકાનની સામે એક પોલીસમેનને ખભામાં રાઇફલ નાખીને ફરતા જોયો. ત્યારે એમ થયું કે આપણા ઘર તરફ આ પોલીસમેન કેમ આવે છે. થોડી વાર બારીમથી જોયું તો તમારા દુકાનના દરવાજાની સામે આમ આમ ફરતા હતા અને એમને થયું કે આ તો ચોક્કસ આ કંદોએ કોઈક આ માણસ રાખ્યો છે કે દુકાનની રક્ષા કરે. અને પછી બરાબર નજીકથી ચહેરો જોયો તો એ તો સ્વામિનારાયણ પોતે જ હતા. કારણ કે અમે તો સ્વામિનારાયણના દર્શન કર્યા છે, તે સ્વામિનારાયણ પોતે જ હતા. એટલે તમારા શેઠે મને પણ ઉઠાડી અને અમને બંને ત્યાં દર્શન થયા અને અમે સ્વામિનારાયણ પાસે ગયા અને પગે લાગ્યા. ત્યારે સ્વામિનારાયણ અમને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતાં એમને રહી ગઈ છે, એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ અને સવારે પરોઢિયે વહેલા 5 વાગે અમે અદ્રશ્ય થઈ જશું. પણ ત્યાર પછી 7 વાગે અમારા હરિભક્ત આવે છે દુકાને, ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણે અમને બેસાડ્યા એટલે પાક્કું થઈ ગયું ને સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોઈ હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90 સાલમાં શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનું આમ બે તાળાવ બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા અને સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ અને આ તો ડાઉનટાઉન શિકાગો, એટલે કે આ બધાએ કાળિયાવાળી દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી. ઉઘાડીને તરત આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાત થઈ, હાશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી. અને આમ પ્રાર્થના કરતા હતા અને થોડા સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય, એમાં એક વ્હાઈટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવ્યા અને એમને કહ્યું કે કે વિષ્ણુ હેવ યુ પુટ અ ગાર્ડ એટ યોર શોપ? તો કે નો. તો કે આઈ સો અ સેફ્રન ક્લેડ મેન વિથ અ રોઝર ઇન હિઝ હેન્ડ એન્ડ હી વોઝ મૂવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યોર શોપ ઓન સેટરડે નાઇટ. એટલે એને એમ થયું કે આને કંઈક બ્રહ્મા હશે, કારણ પછી પ્રતિતો આવી કે સ્વામીએ જ રક્ષા કરી લાગે છે. પછી એમનો તો માલ આપીને તો વિદાય થયા. પછી એક પાછો વ્હાઈટ મેન અમેરિકન આવ્યો, એણે પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એણે પણ આ વાત કરી. એટલે એણે પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. એટલે પેલી વ્હાઈટ અમેરિકન બાએ કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન, મેં અમારા નજરો નજરો જોયું છે અને આ જ વ્યક્તિ હતા. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો શોપમાં બતાવ્યો કે આ તો કે યસ હી વોઝ એ જ હતા. અને પછી વિષ્ણુભાઈ એમ થયું કહો સ્વામી રક્ષા કરી અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયા? તો કે સન્ડે નાઇટ આફ્ટર મિડ નાઇટ વેન આઈ વોઝ પાસિંગ બાય ધીસ પ્લેસ આઈ સો હિમ. બહુ જ આશ્ચર્ય થયું એમને અને એમને સ્વામી ઉપર પત્ર લખેલો, ડૉક્ટર સ્વામી ઉપર. એ પણ 1989માં સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં વિદ્યાનગર હતા અને તે જ વખત એમની ઉપર પત્ર આવેલો અને એમને આ સભામાં પત્ર વાંચેલો. તો આવી રીતે સ્વામીશ્રીએ પણ ખૂબ દિવ્ય દેહે એ વિષ્ણુભાઈના દુકાનની રક્ષા કરેલી. તો જેમ મહારાજ આવી રીતે હરિભક્તોની ઘણી વખત માલ મિલકતની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ કરતા હોય છે, ત્યારે આ પણ એમનું ભક્ત વત્સલપણું છે એ આપણને દેખાય છે. શ્રીજી મહારાજ જેમ ભક્તોના અનેક પ્રકારના ભાવ પૂરા કરતા, એમ સ્વામીશ્રી પણ એવા પ્રેમી અને લાડીલા હરિભક્તો હોય એના ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા. એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમ જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય એ ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા. ત્યારે તો આમ અણકૂટ ભરી ગયો મહારાજની. મહારાજ કહે ઓહો આટલું બધું? ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિને આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે પ્રેમ છે પૂરા કરવા પડશે અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે અને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે ના જમવાનું શરૂ તો કરો પછી આપણે જોશું હજી આગળ, જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમેન. મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ, કે નાનાજી આ થાળ બાકી છે, હજી આ થાળ બાકી છે એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો આ જમો. મહારાજ કે એમ કરો જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલાં, એટલે ક્લિયર. કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને, એટલે મહારાજ એક એક ચકતું કે એક એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે.
તોય અડધા થાળ રહી ગયા. મહારાજ કહેવાય તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું, પણ હવા અંદર જાય એમ નથી. ગંગામાં કે એમ નહીં, બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કહેતો તો પછી અમારાથી બપોરે સુવાસે નહીં, સાંજે કથાય નહીં થાય. એ કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા. મહારાજ તો મહાન નામ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ શેઠ ટાઢા છાંય આમ આડે પડખે થયા. અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવીને કીધું કે મારા તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે, પારડ ભેંસુના પહેલું જ દૂધ છે, મારા મહારાજને પાવું છે એમ કરીને આટલું બધું બોગેણું ભરીને દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું અને મહારાજને કે લો આ પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવાય એમ નથી. અને પછી તો આ કંઠ તૃપ્ત એ ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી, તે માટકા ફોડી ફોડીને પી જતા હતા, એની કરતાં કોઈક પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કે આરામ કેમ બેઠા થયા. અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડી અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ, પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વાત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુઝ કોર્નર, સ્પેશિયલ રઘા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એ કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ત્યાં જ થાય. એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે, અને બહુ બહુ સરસ ભેંસ છે કે મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે કાલે પીશું કે છે. એટલે વલ્લભ સ્વામી બાજુમાં હતા ને, એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલ લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલા બિચાર નાસ્તાનો ટાઈમ ખબર નહીં, સવારે તો સ્વામી રઘો ભરવાડ અને સ્વામીને જોયું ને ત્યાં સ્વામીની યાદ આવે. સ્વામી આમ ઘડિયાળ સામે જોયું અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઊભા હતા. સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે, આ દૂધ રહેશે કે. એટલે પરમાનંદ સ્વામી કે આપણે એને વાત કરી લઉં છું, તમે આ મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા. પેલો કે ના અત્યારે જ પાવું છે કે, અત્યારે જ પાય કે, અત્યારે તાજું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે પછી સંતોએ સ્વામીનારાયણ વાત કરી, સ્વામી આવું કહે. સ્વામી કહે તને કહો થોડીક વાર ઉભો રહે, આપણે મુલાકાત પતે ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે એની વચ્ચે કશું જ લેતા નથી, ક્યારેય એક કે બે વખત પાણી પીતા હોય છે પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે અને એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ. પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા અને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. અને સ્વામી કે શું, તો કે લો પીવો એમ. કહીને લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે, આટલું શું આમાં, હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી, પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવું. પીવો પીવો કે, તમે એકવાર મોઢે માંડો કે, બહુ સરસ છે કે. એટલે પછી સેવક સંતે કીધું, જો બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને પીશે તારો પ્રેમ છે. એ બપોરે છે ને બધું વાસી થઈ જાય કે, અત્યારે પીવો ને તાજું કહેવાય કે, પી જાઓ પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કે, આમ તમને તાજા કરી દેવા છે સારંગપુરમાં આવો ને ત્યાં. સ્વામી કે પણ ભાઈ તાજો છું. અને પાછું ભરવાડ તેનો બરછટ હાથ ને આમ હેફ્ટી ને વેલ બિલ્ડ, આમ સ્વામીનો હાથ પકડીને તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે, એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર, તારો ક્યાં પકડાશ કે. સ્વામી પછી સ્વામીને સાંઈ કે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સ્વામી મુલાકાત મળીને પછી અંદર ગયા અને સાંઈ સોફા ઉપર બેઠા. સાંઈ કે લાવ એમ કરીને પછી લોટો આપ્યો અને સાંઈ કે ઠાકોરજીને ધરાવી દો. અને ત્યાં ઠાકોરજીને ધરાવ્યો અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6-7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી થઈ એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે, સ્વામી કે રઘાનો પ્રેમ એવો ને, પણ આપણને ફાટું ફાટું થઈ જાય કે. રઘાનો પ્રેમ બહુ, પણ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. એટલે મહારાજનું એ ભક્તવત્સલપણું હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્તવત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત એ કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્તવત્સલપણાનું અંતિમ ચરમ છે, અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ્ધ છે એમનું ભક્તવત્સલપણાનું.
તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોન આપતા અને પછી ધામમાં લેવા માટે

0: આવતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વેપરાતા ગોવિંદરામ શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં, અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત મતને માનતા હોય, અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે, અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે, પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજનો એવો અનન્ય આશરો અને ભક્તિ હતી તો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં બધું ભજન કરે, અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાંય વિધિમાં આવતા નથી, ને આ ગોવિંદરામ ઉમેરે છે તેની વિધિ કોઈએ કરાવી નહીં. એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે, એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં. એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ, પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં. અખંડ મહારાજનું ભજન કરે ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમય પર, ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું. ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું, જેમ આપની મરજી હોય એમ, અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ, અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે, આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે, એવી દ્રઢ સમજણ ગોવિંદરામને. પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે, તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો, અને રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું. મહારાજ તો ગઢડામાં હતા, મહારાજ કે અમે લેવામાં આવશું. અનંત અક્ષર મુક્તો અમારા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી છે, એ બધા સંતો, પર્વતભાઈ, ગુરુદેવભાઈ, બધા હરિભક્તો સાથે, આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું. પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની, એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે આ તારીખ ને આ સમય, કહેજો તમે. ગોવિંદરામ કે ભલે મહારાજ. અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે, માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અન સમય લેવા માટે આવશે. ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ. બહુ આનંદ કરતા કરતા મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા, અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું, અને ઢોલ પીટતા બધાને ભેગા કર્યા. ગોવિંદરામ તમને કહે છે, તો કે શું? તો કે મારા સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશી બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે. ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો, હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ. એમ તો કંઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે, અને આવી રીતે કંઈ કોલ આપીને લેવા આવે, અને હજી તો સાજો નરવો દેખાય છે ને, કે આમાં કાંઈ શરીરમાં કંઈ બીજો કોઈ રોગ તો છે નહીં, અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે, તો આ કેમ આવું કે બોલે છે? અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મળે ને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, એક જ રટન ચાલુ રહી. બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો. અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પરમામાં આનંદમાં આનંદમાં કુએ પાણીએ નાહવા ગયા, ત્યાં પણ બધાને આ વાતો કરીને બધા બરાબર 11:15 સમય થયો હતો, અને બધાને એમ આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે. અને પાછી વાત ગોવિંદરામે એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે, તમે જોજો, અને આવી રીતે તમને બધાને દર્શન થશે. બધાની મશ્કરી કરે કે એમ તો કે સ્વામિનારાયણ આવતા હશે. ત્યારે ગોવિંદરામે કહ્યું જો લેવા આવે તમે ભગવાન માનશો? તો કે હા, તને લેવા આવે અમે બધા જોઈએ, અને તું વર્ણન કરશ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન, અને કે તો તમે આશરો કરશો? તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ. તે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો? તો ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદે ખોટો અને સ્વામિનારાયણ ખોટા બસ, પણ તમે જોજો કે આવશે. તો કે બધા ભલે. હવે આવી શરત થઈ ગઈ ગામમાં, એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ. અને પછી બપોરનો સમય થયો, 11:15 થયા, એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાર તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું. તારે કે થાળ તો તૈયાર છે. અને ગોવિંદરામ થોડુંક ફરાર જમ્યા, પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું, અને પછી પોતે બેઠા. તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે ને એમ થોડે ધમ જ હશે, અને આખું ફળિયું ભરાઈ ગયેલું, આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા. અને પછી એકદમ આકાશમાં તેજ તેજ તેજ છવાઈ ગયું, અને શિવજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા, અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસો અને હરિભક્તો બધા દેખાણા, અને મહારાજ આમ વાતે ગાતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધાર્યા અને બધા તમ જોઈ રહ્યા, ઓહો હો શું સ્વામિનારાયણ કે ખરેખરા કે, અને આવ્યા ખરા. અને ગોવિંદરામ કે જો આવ્યા કે નહીં સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન, તો બધા માથું હલાવ્યું હો, નીચું માથ નીચી આમ દ્રષ્ટિ રાખી, સ્વામિનારાયણ ભગવાન ખરા કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે, અને બધાને વર્તમાન ધરાવશે માટે બધા વર્તમાન લેજો કે, અને હું તો જો આ ચાલ્યો આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કરીને પલાઠીવાડીને બેઠા અને બધાને હાથ જોડે કીધું ચલો જય સ્વામિનારાયણ અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પોડી ગયા તે ધામમાં ગયા. કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે. અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી ડભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. એ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999ની સાલમાં ત્યાં ન્યૂજર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અખુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે, 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગ એમણે કહ્યો, અને આત્મતૃપ સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002ની સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમણે લખેલો છે. એ અકુભાઈ છે એમના માતૃશ્રી, લગભગ 65 વર્ષની એમની ઉંમર, અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાન ને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th ગ્રેડમાં થર્ડ સ્ટેજ કેન્સર હતું, અને ડૉક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે અને વધુમાં વધુ 15 દિવસ જીવશે, એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે, અને ડૉક્ટરે કીધું છે કે આ ધામમાં જાય, અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, એટલે અકુભાઈ કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર, અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું, તો કે હા સ્વામી ડૉક્ટરને બતાવ્યું, અને ડૉક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય, 15 દિવસમાં ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે સાંકે બીજા 1-2 ડૉક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે સેકન્ડ ઓપિનિયન થર્ડ ઓપિનિયન માટે એમ. સાંકે એકબીજા 1-2 ડૉક્ટરને બતાવ્યું કે સ્વામી 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, અને ત્રણેયનો અભિપ્રાય છે, અને ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુમાં વધુ 2 કે 3 વીક જીવે. સ્વામી કે ના ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે, તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે અને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો પણ ડૉક્ટર તો આવું કહે છે, ત્યારે સ્વામી એકદમ કેફથી બોલ્યા, સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે, કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તમે આશીર્વાદ આપીએ છીએ, હજી 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે, પછી એ નિર્વાસનિક થશે અને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓને બધા એકદમ આંખમાં ઝળઝળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો. પછી તો તબિયત એટલે કેન્સર તો એમનું એમ રહ્યું, પણ જે સાવ પથારીવશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. અને અકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી, કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કહેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે, એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. એટલે ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હળી હરતા ફરતા થઈ ગયા, અને મહારાજનો રોજ થાળ કરીને ત્યાં મંદિરમાં થાળ 5 ગાય સવાર બપોર સાંજ, અને પ્રેમથી મહારાજને જમાડતા. 5 વર્ષ પૂરા થતા હતા, 3-1 દિવસ બાકી હતા, ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર, અને સ્વામીને કહે કે 5 વર્ષ સ્વામી બોલ્યા હતા તો હવે 3 દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કહે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો, અને સ્વામી નડિયાદ હતા, અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આપે કહેલું 5 વર્ષ, તો હવે 3 જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કે તમે લેવા માટે આવજો. એટલે અકુબે કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કહે આ તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું કે ના, અકુને કે ના મહારાજ કહે છે કે તમે પણ આવજો સાથે. એટલે અકુબે કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કહે છે સાંકે હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ આવશું કે એકદમ આમ સાહજિકતા. સાંકે ના ના એ તો આવશું ને ભેગા આવશું કે વાંધો નહીં કે એકદમ આમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કે જો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે, એ જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે, બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજ અને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી કે 5 વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલ્યા એટલે મહારાજને સ્વામી આવશે. અકુબાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી અને બધી જ દૈહિક ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય. એટલે અકુભાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે પણ એવા પ્રસંગો છે કે કોઈક વખત ખાલી પેલાને દર્શન થાય, કોઈક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોઈક વખત આખા ગામમાં થાય, ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય. તો કે હું કરીશ એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે કે ના તમે એકવાર કરજો. તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુભાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા તેમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખો આજે મોડી રાત્રે મહારાજના સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. એટલે છોકરાઓ તો બીજા એની રૂમમાં જાગતા હતા પણ ભણતા મળતા સૂઈ ગયા. અકુભાઈ આખા દિવસના થાકેલા આવે એની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ કંઈક એવો અણસાર આવે તરત બૂમ પાડી દે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘાવી ગઈ ખુરશી, તો ચોપડી મોઢા ઉપર રહી ગયેલી અને એકદમ તેજ છવાઈ ગયું. અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજ સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્નીએ આમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં હાથમાં માળા લે છે અને સ્વામી આમ ઊભા છે, એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા એ જ પોઝમાં સ્વામી આમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ અને હસતું મુખારવિંદ કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જયસ્વાન કર્યા અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો. અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંને નામ તેજના લીસોટા દેખાણા કે મહારાજ આમાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્નીને એમ થયું કે હો, અને આખું બ્લ્યુ એકદમ તેજ જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં સમાઈ ગયું. અકુભાઈના પત્ની એકદમ રસોડામાં દોડે અને મોઢું ધોયું કે હું મને સ્વપ્ન આવે છે કે બધું સાચું છે કે, અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુભાઈને બે દીકરાને જઈને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે. એટલે દોડ્યા ઉપર ત્યાં પહેલાં મળે અને અકુભાઈ ત્યાં આમ પલંગ ઉપર આમ ખુરશી ઉપર આમ ઊંઘ આમ ઊંઘ આમ જરા આંખ નીચે ગઈ ને આમ પેલી ચોપડી મઢા ઉપર રહી ગઈ. એટલે અકુભાઈને આમ ખભા પર કે અકુ ઉઠો કે સ્વામીની આવ્યા છે લેવા આવ્યા બાને એમ કે એ તો દોડે. એટલે બે પેલા પગ ઉતારીને સીધો દોડીને નીચે આવ્યા અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં 2 દીકરાઓ છે એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા અને પેલા એ હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી એમ તો એના બા એટલે ધામમાં ગયેલા એના પથારીમાં સૂઈ ગયેલા અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દે આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. એટલે અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું કે તમને દર્શન થાય મને દર્શન કરાવજો અને અખંડ બાજુમાં બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરેલી મને દર્શન થઈ ગયા અને તમે રહી ગયા. એટલે અકુભાઈને બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોને કીધો બધી વિધિ બધી પતી ગઈ અને સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસા સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કે ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા કે મને હું દર્શનમાં રહી ગયો ને કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગમાં ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા પોતે મોડા આવ્યા થાકી ગયેલા ઉપર બેઠા તે બધી વાત એમણે કરેલી નહીં આમ. એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું એમ ઔપચારિક વાત કરેલી. અને સ્વામીને પૂછ્યું સ્વામી મારા ઘરવાળાના દર્શન થયા અને મને કેમ ના થયા. સ્વામી કે પણ તું ઉપર ઊંઘતો તો તું રહી ગયો લે અંતર્યામી પણ. હા સ્વામી કે તું ઉપલા રૂમમાં જઈને ઊંઘી ગયેલો તે ઊંઘતો રહી ગયો કે. પછી સ્વામી કે જાગતા ને પાડી. સ્વામી કહેતા ને કહેવત સ્વામી બોલે કે સ્વામી કે જાગતા ને પાડી અને ઊંઘતા ને પાડો. સ્વામી કહેતા રે જાગતા હતા અને સેવા કરી છે પણ એમના પત્નીએ સ્વામીની આજ્ઞાથી એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી તો મહારાજ સ્વામીના આવા દર્શન થયેલા. પણ જો આવી રીતે જેમ ગોવિંદ રામને કોલ આપીને મહારાજ ધામમાં ગયા લઈ ગયેલા એમ આજે પણ અનેક પ્રસંગો આવા બન્યા છે. આકુભાઈના મધરને ત્યાં એલન ટાઉનમાં મહારાજ અને સ્વામીએ પ્રત્યક્ષ દર્શન આપી અને ધામમાં લઈ ગયા. તો આવી રીતે પોતાના લાડીલા હરિભક્તોને અનેક પ્રકારે લાડ લડાવે છે. કાર્યાણીનું પાંચમું વચનાવ્રત છે અને એ પ્રકારે એવી રીતે વર્તી અને મહારાજ સ્વામી સર્વ પ્રકારે પોતાની મૂર્તિનું સુખ આપતા હોય છે એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. અને પોતાનું બિરુદ છેક છેલ્લા સમય સુધી જાળવી રાખે છે કે પોતે ભક્ત વત્સલ છે અને પોતાના ભક્તને હાથ પકડીને મહારાજના ખોળામાં અક્ષરધામમાં બેસાડી દે ત્યાં સુધીની એમની જવાબદારી એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. એટલે જેવા મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ ભગવાનની જય. ફરીવાર એકવાર પૂજ્ય વેક્ષાર સ્વામીને યાદ કરી લઈએ કે અમને લીધે જ આ પ્રાર્થના આપણા હાથમાં આવી છે. અદ્ભુત કામ કર્યું, નહીં તો એમને ન લખ્યું હોત તો ક્યાંય જતી રહી હોત પ્રાર્થના. પણ અદ્ભુત પ્રાર્થના છે. આપણે વારે વારે બે વાર ત્રીજી વાર તો ઘૂંટાવું, ચોથી વાર ઘૂંટીએ છે. જેટલી વાર ઘૂંટાય આને આ જ કરવાનું છે, નવું કાંઈ કરવાનું નથી. ભગવાનના ભક્તમાં દીવભાવ રાખવાની જરૂર છે. મહારાજે અનેક વાર કહ્યું શ્રીજી મહારાજે કે સંતો ભક્તો બધા દિવ્ય છે, આ મર્મની વાત જે કોઈ જાણે સમજે વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે અને તેના અંત 24 કલાક અંતરમાં આનંદ રહે છે. દીવ ભાવની એક જ વાત કરવાની. દાસના લક્ષણ પણ મહારાજે કહ્યું કે હરિભક્તોની સેવા કરવી અને પોતાના અવગુણ લેવા. પોતાના અવગુણ એ બહુ મોટી વાત છે. પોતાના અવગુણ સૂજે જ નહીં ગમે એમ કરે તો, અને સૂજે તો એને થાબડીને આપણે પોતાના કરી રાખીએ, છોડીએ નહીં સ્વભાવ. તો મહારાજે કહ્યું કે આ સ્વભાવ મુકાય. સ્વભાવની જ માથાકૂટ છે. એક તો આપણે સ્વભાવ મૂકવા અને આપણે આટી ઘૂંટી મૂકવાની, એ બે વાત છે. તો તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તો એ કસણીમાં રહેવાય, કસણી આ પછી ચાલે છે એ જ કસણી છે, બીજી નહીં. ભક્તના ભગવાનના ભક્તમાં દીવભાવ રહે. જો મહારાજે યોગી અભય કહ્યું મનુષ્યભાવ ના આવે, સદાય દીવભાવ રહે તેવા છે. સદાય દીવભાવ રહે ભક્તોમાં. તમારા શબનવાળા ગમે તેવા હોય પણ તેને માથાના મુકટ માનીએ. ટોપ એકદમ શબનવાળા ગમે તેવા હોય એટલે જાત જાતના સ્વભાવ બધા હોય, ગમે તેવા હોય એની ના નથી, પણ તેને માથાના મુકટ માનીએ. એટલી હાઈ પદવી. આમાં શું બાકી રહે હવે? આપણે સંબંધવાળા ગમે અને આપણે બધા સંબંધવાળા જ છીએ તો આપણે તમારામાં અમારે નિર્દોષ બુદ્ધિ રાખવાની. યોગી બાપાએ કહ્યું કે જે ભક્ત હોય ભક્તના મનમાં આ જ હોય, એ બધાને દિવ્ય જોઈએ, બધાને દિવ્ય જોવા, એ જ ભક્તના લક્ષણ છે. એ બધાને દિવ્ય ના જોઈએ તો મોટી ખામી આવી છે, સત્સંગ જ ન કહેવાય. બધાને દિવ્ય જોવા એ જ સત્સંગ છે. તમારા સંબંધ વાળા ગમે તેવા હોય, બધાને માથાના મુગટ માનીએ તેવા આશીર્વાદ આપો. તુલસી જાકે મુખન છે, ભૂલે લીખશે રામ, તાકે પક્કી પહેનીએ મેરે તન કી ચામ. કોઈ સાથે આંટી ના પડી જાય, કોઈ સાથે આંટી ના પડી જાય. ભક્તમાં આંટી શોભે નહીં એ ભક્ત જ ન કહેવાય, પણ આંટી પડી જ જાય છે. ગમે કોઈ આપણું માને નહીં, આપણા મન ધારું, આપણું પોતાનું મન ધારું મૂકાય, આંટી પડી જાય તરત જ. અને આંટી છૂટી જાય તો વાંધો નહીં, પક્કડ રહેવી આંટી પડી જાય. એને જ્યારે જુએ, એ વ્યક્તિને જ્યારે જુએ, ત્યારે સહેજે અને એ આંટી પડેલી હોય એ ગુણ સંભાળ, અવગુણ સંભાળીએ અને એમાં દોષ પરટી વારે વારે. આંટી બહુ ખરાબ વસ્તુ છે. આંટી છે ને એ તો જો મહારાજે ઘણી વખત કહ્યું, શ્રીજી મહારાજે કહ્યું કે ગમે એવા વિદ્વાન હોય, ભણેલો હોય, શાસ્ત્ર જાણકાર હોય, મહાત્યાગી હોય અને રામદાસને મુક્તાન સ્વામી જેવાનું સમાગમ હોય, આટલું બધું કરે શું બાકી ને, પણ જો તે નમે નહીં, સત્સંગમાં નમે નહીં, તો તેને અસુર જાણો. ક્યાંથી ક્યાં મારા એવા જ કરે, એને અસુર જાણો. એટલે આંટી તો આવી ગઈ એમાં, અસુરમાં જે, અને સત્સંગમાં નમતા જ રહેવું, નમતા જ રહેવું, નમતા જ રહેવું. આ સત્સંગ, એ સત્સંગમાં આપણે બધાને દિવ્ય જોવે તો જ નમાય, નહીં તો એ નમાય નહીં. તો મહારાજ કહ્યું તેને અસુર જાણો. આટલા બધા લક્ષણ હોય, બધા જે પંડિતાઈ હોય, મહા વિદ્વાન હોય, મહાત્યાગી હોય, બધું જ, પણ તો જે નમે નહીં તેને અસુર જાણો, કેટલી મોટી હોય. તો અસુર એટલે આપણે ઓટોમેટિક સ્વાભાવિક રીતે આવી જાય છે કે આપણે નમવું. આંટી તો ક્યાંથી ઊભી રહે, આંટી નમવાની વાત હોય. તમારા સંબંધ વાળા ગમે તેવા હોય, પણ તેને માથાના મુગટ માનીએ તેવા આશીર્વાદ આપો. આંટી છે બહુ ખરાબ વસ્તુ, એટલે તમે બધું બગાડી નાખે. અને એને બરાબર લાગે, એ ભક્તને બરાબર લાગે, મારે આંટી બરાબર છે, મૂકે જ નહીં. અને પણ એ મુકાઈ જાય તો જો આંટી પાડે એ ભક્ત નહીં અને ભગવાનનો રાજીપો નહીં. આંટી મૂકે તરત જ ભગવાનનો રાજીપો થઈ જાય, ઇન્સ્ટન્ટ, એમાં એ જરાય વાર લાગે નહીં. આંટી તમે આંટી પડતી જ હોય સહેજ સહેજમાં, તો વિચાર કરો દેખાય તો મહા ભાગ્યશાળી કહે, બળભાગી કહે, પણ એ દેખાતી જ નથી. અને આંટી સહેજ સહેજમાં પડી જાય, એનું કારણ માન છે. હવે આપણું ધાર્યું ના થાય એટલે આંટી પડી જાય. પણ આપણે કોણ, આપણે કઈ ખેત કી મૂલી, સત્સંગમાં જોઈએ સાની આંટી પાડવાની, ભગવાનનો રાજી પલઈ લો, બધું મૂકીને ભગવાનનો રાજી ઉપર જવું, કોઈ સાથે આંટી ના પડી જાય, સંબંધ વાળાને ઓળખી શકીએ તેવી બુદ્ધિ આપજો, તમારા જેવી બુદ્ધિ અમને આપજો, શાસ્ત્રીમાં જેવી બુદ્ધિ યોગી આપવા પ્રાર્થના કરે તે આવી બુદ્ધિ આપજો, એટલે ક્યાં આંટી ફાંટી રહી જાય, બધું ક્યાં ઉડી જાય બધી. તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો, તમારા મહારાજ અખંડ રહ્યા છે, તો તમારામાં નિર્માણ નિર્મોહ વગેરે ગુણો છે તે આપો, દ્રષ્ટિ કહીને આપો, કેવા ગુણ શીખીએ, દ્રષ્ટિ કહીને એમને એમ ના આપતા, દ્રષ્ટિ કહીને એટલે આપણામાં સિદ્ધ થાય એ રીતે વાત કરે છે, ઉપર ઉપરથી નહીં. આપણે જેમ પ્રાર્થના કરી છે એવી પ્રાર્થનાની સમજીને વિચારીને ફરી એ આવે જ નહીં અવગુણો. જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા, તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ ખરેખર શાસ્ત્રી મારે જે કાર્ય કર્યું સર્વપ્રથમ પધરાવી દીધા એ ગજબનું કાર્ય, એ જ મુદ્દો છે, એના માટે જ એમનો જન્મ એમનો અવતાર હતો. નિષ્ઠા નિષ્ઠાને લીધે આપણે બધા કેટલા સુખિયા થઈ ગયા છે, નિષ્ઠા ના હોય તો કાંઈ નહીં, સત્સંગ ગમેલું સાધના કરવું બધું બધું ફોગ જાય, અને નિષ્ઠા થઈ નિષ્ઠા થઈ એ ભગવાનના ધામને પામી જ ગયો છે, શંકા વિનાની વાત છે. અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો, હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ તેઓ જ્ઞાન દેજો, હઠ માનની ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. જો હઠ માનની ઈર્ષા યોગી આપા કહેતા આ ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે, એમાં જરાક કોઈ હઠ માનની ઈર્ષામાં જરાક પણ રહી જાય એટલે એ હરિભક્ત હરિભક્ત ના કહેવાય. તેવું જ્ઞાન દે, હઠ માનની ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. આ ત્રણ દોષ છે કોઈ રીતે આવે જ નહીં, તમે તો એકાંતિક થઈ ગયા, એટલી બધી મોટી વાત છે. હઠ માનની ઈર્ષા આ ત્રણ બધાએ બગાડ્યું છે, બધાએ હઠ માનની ઈર્ષા, અને આપણામાં કંઈક કંઈક તો હોય જ બધું, એટલે આપણે મનુષ્ય ભાવ આયા જ કરે છે. સત્પુરુષમાં ને બધા હરિભક્તોમાં બધામાં આયા જ કરે. તમારામાં ગુણ છે તેવા ગુણ આપજો, નિર્દોષ બુદ્ધિના ફગવા આ તમારા સ્થાનમાં રહીને આપો. આજ પ્રાર્થના કરીએ અને કાલે ફરી ના જઈએ એ પ્રાર્થના. આપણે તો વારે ઘડે સવારે કંઈ કહ્યું ને સાંજે જ ફરી જાય, એટલે એટલે યોગી આવે માર્ગ જબરજસ્ત પકડ આપણને આપણે પકડાયા છે. અમે રાત દી તમારી પ્રાર્થના કરીએ, તમને સંભાળીએ ઘડી માત્ર પણ તમને ના ભૂલીએ, તમારા વિશે જે ભાવના છે તે તમારા ભક્તમાં રહે, મનુષ્ય ભાવ ના આવે. તમે તો હવે કઈ પ્રાર્થના કરી ગજબની કે તમારા તમે સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો એ તો બરાબર છે, પણ તમારા ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. હવે એક એકને શાસ્ત્રીમાં જોવાનું છે, એક એકને એક એક હરિભક્ત બધા બધાને શાસ્ત્રીમાં જોઈએ એવી પ્રાર્થના કરી. તમારે તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો, સંસાર સંકલ્પ, પણ તમારા હરિભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. ઢગલાબંધ આશીર્વાદ માગ્યા છે અને એમાં આપણે એટલે ટૂંકમાં સત્સંગ બાજુ આપણે વરવાનું છે. સત્સંગ સત્સંગ બાજુ વરવાનું છે એટલે સત્સંગ સત્સંગીના શું લક્ષણ હોય એ ટૂંકમાં એવી વાત આવે છે. આપણા ભક્તોમાં દીવ ઓળખાવે, આ દેહમાં આશક્તિ ન રહે. દેહમાં આ દેહમાં આશક્તિ કેટલી બધી છે કે તમે જો વિચાર કરો તો ખબર પડે. આપણે દેહ રૂપ જ છીએ, સવારથી સાંજ 24 કલાક દેહ રૂપ જ છે. એટલે મહારાજ કહે કે આ દેહમાં આશક્તિ ના રહે, એટલે દેહમાં આશક્તિ ના રહે તો બધું કામ થાય. દેહમાં આશક્તિ છે એને બધું ગડબડ સડબડ બધી થાય છે. તા સ્વરૂપમાં જોડાઈ જઈએ, તમારા સ્વરૂપમાં જોડે પોતાના મન ધારું બધું મૂકીને, મન ધારું મૂકે તો જ એમના સ્વરૂપમાં જોડાઈ જઈએ. મન ધારું જ્યાં સુધી મનનું ધારું થાય કુણા ત્યાં સુધી કે કરોડ કરોડ જન્મથી આપણે મન ધાર્યું કર્યું છે તે એને મૂકવાની વાત. અને હમણાં પૂજ્ય વિવેકસાર સ્વામી પણ વાત કરી, મન ધાર્યું મૂકે તો બધું કામ થઈ જાય, એ મૂકાતું જ નથી. મને ગમે આપણે આજુબાજુ ફરતું જ હોય છે દેહભાવ, કોઈ રીતે છૂટાય એવું નથી. એટલે ભક્તના સત્સંગીના લક્ષણ જ આ છે. સત્સંગી હોય તે બધું આ છોડી, આ દેહમાં આશક્તિ ન રહે તો સ્વરૂપમાં જોડાઈ જઈએ તે પ્રાર્થના, રૂડા ગુણ આવે તે પ્રાર્થના. ગુણ છે પણ શાસ્ત્રી મહારાજને જે પ્રાર્થના કરી છે એવા ગુણ, રૂડા ગુણ તો બધા ઘણાય છે પણ એ નહીં, તમે સ્વરૂપમાં જોડાઈ જઈએ એવા ગુણ આપજો. આપ છોડો તેવા નથી. જો મહારાજ કોઈને છોડ્યા નથી જે એના સ્પર્શ નામ લે. જો કરવત છે ને બે રીતે કાપે, આગળ કાપે ને પાછળ ભરે તો કાપે. તેમ સ્વામિનારાયણ નામ લેતા ગુણાતન સાંઈ કહ્યું કે આપણે સ્વામિનારાયણ નામ લેશે એનું કલ્યાણ કરવું જ પડશે. તે એટલે એવા મહારાજ કોઈ રીતે છોડેવા નથી કોઈ રીતે. મારા પણ એક સરળ છે, એકમાં પડ્યા ફેંસલો. આપ છોડો તેવા નથી. અમે વર્ગ્યા રહીએ તો આપ વર્ગ્યા રહો, પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો. શિષ્ય હોઈએ દાન ધર્મા તો કરતા, દસમું સભા કાઢતા, બધી રીતે નિયમ પાળતા હોય, પણ તો મહારાજે કહ્યું કે કોઈનો અવગુણ લઈ તો આપણે છોડતા વાર ના લાગે ઇન્સ્ટન્ટ. પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો. ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના સદભાવ અને પક્ષ એ કાયમ રહે, ધડ પડાય તે રાત દી પ્રાર્થના. ઘણી વાર આપણે તો આવા આજે યોગી આપણે લખ્યું છે એમાં બધાને ભરપૂર છીએ આપણે, તો શું કરવું પ્રશ્ન રહે. તો પ્રશ્ન એક તો પહેલાં આ જે બધા અવગુણ છે એને જાણવું કે આમ, અને પોતામાં એપ્લાય કરવું મારામાં આ આ અવગુણ છે અને મારે મૂકવા છે. ગમે ત્યારે મૂકશે, મૂકવા એના સ્વામી બાપા રાજી નહીં થાય, ધામમાં નહીં જાય. તો એ આપણે બધામાં તો અવગુણ છીએ જ, ભરપૂર છીએ. જે ના કરવાનું કરીએ છીએ, કરવાનું નથી કરતા, એવું છે. પણ કરવું શું? એટલે પહેલાં તો એ આ અવગુણ છે એને ઓળખવા કે આ અવગુણ કહેવાય. નહીં તો ગુણને પણ અવગુણ માને અને અવગુણને પણ ગુણ માને એવી દશા. એટલે આ અવગુણ મારામાં છે અને મારે મૂકવા છે, એ પ્રશ્ન હજે. મૂકવા નથી તો કોઈ અર્થ નથી. આ અવગુણ છે, મારામાં છે અને મારે મૂકવા છે. પછી ભગવાન સહાય કરે, એમણે હાથ પકડ્યો છે, મૂકી ના દે, નહીં તો તરત મૂકી દે. આજે શુભ દિવસ, બારસ પર્વણી છે. 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે. એ તો સીન બધું હજુ યાદ આવે છે. વેગ સાગર અને અંધારામાં, લગભગ અંધારું છે, તો દીવા ફાનસ ને લાઈટે બધું લખી લીધું છે. એ ખરેખર લાખ લાખ વંદન છે. એ તો આપણે આ જડત જ નહીં, આ કોઈ ખ્યાલ જ ના આવત શું કરવાનું. આની તો કેટલી બધી પારણો થઈ છે અને આ સહેલું છે, સરળ છે, આટી ઘૂંટિયાળ નથી. જ્ઞાન બધું અન્વયતી રહે કે એવું બધું કાંઈ નથી. એકદમ સીધી સાધી વાત છે, તમને સમજાય એવું. અને પણ સમજાય એવી અમલમાં આવે તો સમજાય, સમજાય કહેવાય. આજે શુભ દિવસ, બારસ પર્વની 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે. તો બધા ગુણ આવે તો જ બુદ્ધિમાં શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે, એ બધું આવે, નહીં તો અંધારું જ. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. એ સત્સંગ આપણે જરાક વાંકો પડે તર સત્સંગ મૂકી દે છે. જો આપણા દેશકાળ બગડે તો સત્સંગ મૂકાય. અને અહીંયા બધા બેઠા છો તમે, પહેલી લાઇનવાળાને 5મી લાઇનમાં ધકેલે અને 5મી લાઇનવાળાને આગળ મૂકે, શું થાય? તરત જ સત્સંગ મૂકી દેવાય, તરત જ. ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો, એવી દશા થાય. પણ સત્સંગ એવો છે, મૂકાય જ નહીં. આ અનંત જન્મના યોગથી આ પુનદાન કર્યા છે એના નિમિત્તે આ સત્સંગ મળ્યો છે. અને આવો સત્સંગ, આવી મોટી કિંમત. જો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડ હોય, એક બ્રહ્માંડમાં તો 14 લોક અને એક આપણે આ એક પૃથ્વીમાં, જો આ પૃથ્વીલોકમાં કેટલું આશ્ચર્ય ભર્યું છે, કેટલું એ અને પાર આવે એમ નથી. તો 14 લોકમાં તો કેટલું આશ્ચર્ય, અને એવા અનંત બ્રહ્માંડ. તો એ શ્રીજી મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનું રાજાનું જીવન અલેખે કેવું કહેવાય? તે એવો સત્સંગ છે.

पढ़ा है ते रात दिवस प्रार्थना, आज प्रार्थना रात दिवस प्रार्थना कहो निर्दोष बुद्धि सुरत भाव ने उपासना धन पढ़ाए ते रात दिवस प्रार्थना 24 कलाक तो बाकी शू रहू। એટલે આપણે સમ સુરત ભાવ એકતા જે સ્વામી બાપાના સૂત્રો છે એમાં જ નજર, એમાં જ વાસ, એમાં જ આપણે રહે એ પ્રાર્થના છે સદાન સ્વય મહારાજ ને।

બધાના સર્વ હરિભક્તો સંતો બધાને સ્વામી બાપાના આશીર્વાદ છે. અને ઘણા બધા સંતો સિવાય બધા તને મને ધને સુખી થશો. સંતોને તો હોય નહીં ધન, ધન તો બરાબરનો ત્યાગ કર્યો છે. એટલે આ સ્વાગત છે. કર યોગી બાપા હતા, ગઢડા હતા, અને ગઢડામાં એમનું સન્માન થયું, સ્વાગત થયું. પછી યોગી બાપા બોલ્યા કે અમારું સ્વાગત નથી થતું, આ દાદા ખાચરનું સ્વાગત થાય છે. કેમ કે દાદા ખાચર ત્યાંના ધણી, એટલે મારા યોગી બાપાએ કહ્યું કે અમારું સ્વાગત નથી. એટલે એ રીતે આપણે આ બધા જે બધી ધામધૂમ થઈ વાત કરી, સુરસ ઉપચારે બધું, આ બધું શ્રીજી મહારાજનું સ્વાગત છે. એ અમારે કબૂલ કરવું જ પડશે, છૂટકો જ નહીં. જે કંઈ તમે બધી ક્રિયા કરો એ બધું શ્રીજી મહારાજને જ લાગુ પડે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. મહારાજ કહું, મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય, જો એટલી બધી. તો આપણે આ ખાટી ગયા છે. ખરેખર શ્રીજી મહારાજ ક્યાં અને આપણે ક્યાં, ખતબદ્ધી કચરામાં ખતબદ્ધી. અને શ્રીજી મહારાજ એમનાથી કોઈ મોટું નથી, એમને આપણો હાથ પકડ્યો. કેટલી વાત કે જે મહારાજ નીલકંઠ વર્ણી તરીકે ગયા, કોણ પૂછતું હતું? સામે ભટકાય તો એની મસ્તીમાં હોય, અને મહારાજ એમની મસ્તીમાં. કેટલાય, એટલે આપણે આટલા બધા દુનિયામાં જેટલા છે એમના આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે શ્રીજી મહારાજ, ગુણાધિકાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા સ્વામી મળ્યા રહ્યું નહીં, પણ કોને ઓળખ્યા એ તકલીફ છે. અને આપણે તો મહારાજની દયાથી, શાસ્ત્રીમાની દયાથી આપણે અક્ષર પુરુષોત્તમની વાત હાથમાં આવી ગઈ. અને એ જ મુદ્દો છે, એ ખજાનો છે. મહારાજ સ્વામીની નિષ્ઠા થાય એ ખજાનો છે. આ બીજો બધો ખજાનો તો આજે અહીંયા ને અહીંયા, જો અહીંના યુગાંડાથી કાઢ્યા ઈદી અમીને બધા પહેરેલા.

0: ગળે. આ લોકમાં તમે બધું ફેરફાર થાય છે અને કાંઈ રહેતું નથી. તો શ્રીજી મહારાજ એવા ભગવાન મળ્યા, એમને આપણો હાથ પકડ્યો છે, એ તો છોડવાના નથી. તમે છોડાવો તો વાત જુદી, એ છોડવાનું નથી. પણ અભાવ ગુણમાં પડીએ તો એ હાથ છૂટી ગયો, પછી એ કાંઈ ના કરી શકે. ભગવાન છે તો એ કાંઈ ના કરી શકે. તો એવી અવરી ક્રિયા કરવી નહીં, અને સુલભ સુંદર સસ્તું આ સત્સંગ છે. જો સમજાય તો, અને ના સમજાય તો બધા જેમ બધા આવે છે જાય છે એવી રીતે થઈએ. અનંત જન્મથી હવે આપણે ભટક્યા છે, જન્મ મરણ જન્મ મરણ ચક્કરમાંથી નીકળ્યા જ નહીં. આ માંડ આવ્યો છે, આ કેટલા જન્મ લીધા છે, અનંત અનંત જન્મ, અને એમાં બધા આ જ ધંધો કર્યો છે. પંચ વિષય અને જે એની વાસના એ તમારે જન્મ લેવડાવે, તો એમાંથી છૂટ્યા. આ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, ગુણાતીતાન સ્વામી આવ્યા, મારા સ્વયં નિષ્ઠા થઈ, એ બધા છૂટી ગયા. બધા તમને ખબર એ ના હોય કે છૂટ્યા કે નહીં, પણ તોય છૂટી ગયા એવી વાત છે. તો આ નિષ્ઠા દ્રઢ કહીને રાખવાની છે. એમાં બધું સ્વાગત ને બધું આવી જાય. તમને નિષ્ઠા થઈ મારા સ્વામીની, બધું આવી ગયું, બધું સ્વાગત ને આ બધું. એટલે આપણે નિષ્ઠા દ્રઢ કહીને ખરેખર ખજાનો છે. મારા સ્વામી નિષ્ઠા થઈ મોટો ખજાનો, એથી મોટું કોઈ કોઈ વાત નથી. અને તબર નિષ્ઠા દ્રઢ કરી પાકી કરી, અને એમાં જ માલ છે. શાસ્ત્રી મહારાજે કેટલી કૃપા કરીને આપે નિષ્ઠા આપી, મારા સ્વયં નિષ્ઠા આપી, કેટલી બધી મોટી વાત છે. એટલે આપણે નિષ્ઠા વધારી પાકી કરવી, દ્રઢ કરવી, અને એમાં બધું તમારે આવી જાય છે. સદાન સ્વયં મહારાજ.
1: જ્યાં સુધી મન અશાંત છે ત્યાં સુધી સુખ ક્યાંથી? હવે એને સમજવાનો પ્રયત્ન કરો. જુઓ, ધારો કે તમને સારામાં સારું જમવાનું હોય, પણ તમને જમવા બેસાડ્યા હોય અને ત્યાં આગળ કોઈ ટોયલેટ ગયો હોય તો ફાવે? તો એ ના ફાવે. ચલો ટોયલેટ નથી ગયો પણ ગરમી બહુ લાગે છે તો ફાવે કે ના ફાવે? બહુ ઠંડી લાગે છે, ફાવે કે ના ફાવે? બહુ પવન વાય છે તો ફાવે ના ફાવે? ધૂણી થઈ છે તો ફાવે કે ધૂણી દૂર કરી, ઠંડી દૂર કરી, ગરમી દૂર કરી? પછી બહુ અવાજ થતો હોય, ઘોંઘાટ થતો હોય તોય નથી ફાવતું કે ઘોંઘાટ બંધ કર્યો? એકદમ અંધારું હોય ફાવે કે ના ફાવે? બહુ લાઇટ હોય ફાવે ના ફાવે? તો મેનિમમ બધું કર્યું, આ બધી શોધ કરી. પણ એટલું જ છે, ખાવાનું સુખ લેવું છે કે નહીં? એ લેવાનું છે કે નહીં? હવે આ બધી તમે વ્યવસ્થા કરી, પણ મન અશાંત હોય તો? ચલો મન અશાંત જવા દો. કિડનીમાં પથરી હોય તો, અને પથરી આમ સહેજ હાલે તો, આટલી પથરી અને સુખ લઈ લીધું, ચલો એથી આગળ જાઓ. પથરી તો બરાબર છે, પથરી એ ના હોય ને કાંઈ ના હોય. અને તમે જમવા બેઠા હો અને આમ તૈયારી કરતા હો, અને તમને ભાવતું હોય ને મોડા આગળ આવી ગયું હોય, અને કોઈ આવીને કે પેલા એ તમને ગધેડા કયા હતા, અથવા આવીને કે ગધેડા છો, ખાવાનું બુડી ગયું, મને ગધેડો કયો? હું ગધેડો? તારો બાપ ગધેડો, તારી માં ગધેડી, તારો છોકરો ગધેડો? લે આ શરૂ થઈ ગયું અંદર, બધું ખાવાનું ડરાઈ ગયું. જોયું, એક શબ્દ અંદર પડ્યો અને મન ડિસ્ટર્બ થઈ ગયું. ચલો આ તો બરાબર છે, ગધેડો કયો એટલે, પણ ગધેડો નથી કયો, કશું નથી કહ્યું. પણ એમ કે 6 મહિના પહેલા ઇંગ્લેન્ડની અંદર એક ભાઈએ તમારી વાત નીકળી તરફ કહ્યું કે ગધેડો છે, તો છ મહિના પહેલાનો શબ્દ અહીં શરૂ થઈ જાય. એ શું થયું? અડ્યો છે શબ્દ. પેલું તો ફ્રેકચર થયું, ઠંડી લાગી, ગરમી લાગી, પણ આમાં શું થયું? ગધેડો છ મહિના પહેલા કયા શબ્દ ક્યાં ત્યાં અહીં ઉડીને આવ્યો છે, પણ તો એ ડિસ્ટર્બ થયું. તો ડિસ્ટર્બન્સ ક્યાં થયું? મનમાં થયું. તો મન અશાંત થયું. ચલો, ગધેડાય નથી કયા અને કાંઈ નથી કહ્યું, પણ તમારે 15 રૂમની મોટેલ છે અને તમારા ગામનો કોઈ માણસ હોય અને તમારી સાથે ભણનારો હોય અને એને 25 રૂમની થાય તો શું થાય? સુખ આવે? એ સુખ ક્યાં ગયું? એ શું બન્યું? શું વોટ હેપન? માઇન્ડમાં કંઈક થયું. એ શું થયું? ધેટ ઇઝ ઈર્ષા. કોકમાં ઈર્ષ્યા. જો રામાયણ શામાંથી થયું જાણો છો ભાઈઓ? બધું રામાયણની આપણે કથાઓ સાંભળવાની અને એની બધી વિડીયો જોવાની અને બધું રામાયણની પોથી યાત્રા કાઢવાની. પણ એ કેમ થયું? એના કારણ જુઓ તમે. એક રાવણનો કામ અને અભિમાન, મારા જેવો કોઈ નહીં આ બીજા મેદાનમાં, એટલે શરૂ થયું. એને સીતામાં કુદ્રષ્ટિ થઈ, બસ. બાકી પરણેલો હતો, એને ક્યાં પ્રશ્ન હતો? એની સ્ત્રી રૂપારી હતી. રાવણના પત્ની ઓર્ડિનરી નહોતા, પણ સીતા જરા વધારે સારા હશે એટલે એને એમાં મન ચટ્યું અને કે મારે કોઈ પણ હિસાબે સીતા જોઈએ, એટલે આ પ્રોબ્લેમ શરૂ થયો. અને પેલી કઈ કઈ એને પેલી મંત્રા એ શબ્દ નાખી ઈર્ષા ઉભી કરી. એની ઈર્ષા નહોતી, જરા પણ નહોતી. કઈ કઈ ને કોઈ દિવસ રામચંદ્રજી જુદા લાગ્યા નથી. જેવો ભરત હતો ને એવા જ રામચંદ્રજી લાગતા હતા, એટલું એનું જીવન ઉચ્ચ હતું. કઈ કઈ સામાન્ય નહોતી, પણ અંદર શબ્દ પડ્યા, મંત્ર આવી ગઈ કુસંગ, અને એના મગજમાં ઈર્ષા અંદર ઉત્પન્ન કરી. અને એને થયું કે મારો ભરત પાછળ રહી જશે અને રામ આગળ જશે અને એને હેરાન કરશે અને આ બધો ડખો. એમાંથી પેલા વરદાન માગ્યાના તોફાન થયા. તો હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ. રોજ તમને છાપામાં રાવણ મળશે. જોજો કે એઇડ્સ થયો કે રાવણ, ખૂન થયું કે રાવણ, આપઘાત થયો કે રાવણ, ડાયવર્સ થયો કે રાવણ. જો ગો ડીપ. અને એ જુદા છે, કોઈને ટીબી થાય ને તો એને તાવ આવે, સાંજે સાંજે તાવ આવે, પછી ઉધરસ આવે, પછી જરા ઉલટી થાય, એમાં લોહી નીકળે, અશક્તિ થાય. એ અશક્તિ થઈ પણ મૂર્યું ક્યાં છે? કે ફેફસામાં ટીબી થયો. પણ ટીબી કેમ થયો? કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. કોઈએ જોયું છે? આ આંખે જોયું છે? માઇક્રોસ્કોપમાં જોયું હશે, એ દેખાતું નથી. પણ એ તો બેક્ટેરિયા તો બીજું માઇક્રોસ્કોપમાં દેખાય છે, પણ વાયરસ, કોઈ વાયરસ જોયું છે? તમે વાયરસ જોયું છે? બધા માને છે એચઆઈવી વાયરસ, બધાને ખબર છે, કોઈ જોયું નથી. પણ એચઆઈવી વાયરસ તો હાઈ પાવર માઇક્રોસ્કોપ નહીં, અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં દેખાય. પણ ઈર્ષા જોઈ, ઈર્ષા આપણી પર હાઈ પાવર માઇક્રોસ્કોપ મૂકી દે અને અંદરથી ઈર્ષા દેખાય, પણ તોફાન મચાવે છે કે નહીં? ક્રોધ દેખાય, માન દેખાય, તો એ અંદર પડ્યું છે. એ મનને અશાંત કરે છે. ભાઈઓ, મોટી વસ્તુ અશાંત કરે એવું નથી, નાની અશાંત કરે છે અને પ્રોબ્લેમ મોટા કરે છે. જોઈ લો, બધા પ્રોબ્લેમનું મૂર્યું અંદર છે. એ આ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હૃદયની વાતો જોવાનું, દેખવાનું, સાંભળવાનું, આ બધું સંતને વિશે જ છે. સંતને વિશે જ. હવે તો યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમને વિશે જ આ બધું જોવાનું છે. આગું પાછું એ નિશાન બનાવું અને આપણા આંબાના પાન ખરી જાય. પણ આંબાનું નિશ્ચય જતું નથી. આંબો હોય એ બધું એના પાંદડા આંદડા બધા ખાઈ જાય, સૂકો લાકડું હોય, પણ તોય આપણે આમાંની વિશે નિશ્ચય રહે છે જ, એ ભલે ગમે હોય પણ તે આંબો આંબો એમ, એવી રીતે તેમ સત્પુરુષનો નિશ્ચય જવો ન જોઈએ. સત્પુરુષનો નિશ્ચય આપણે જવો ન જોઈએ. એટલે કેવી રીતે સુંદર રીતે યોગી આપણે વાત કરી, એ આંબાનો નિશ્ચય રહે, પાંદડો ખરી જાય પણ તો આંબાનો નિશ્ચય રહે છે, એમ સત્પુરુષને વિશે પણ નિશ્ચય ફરી ન જાય, જવો ન જોઈએ. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા હોય, મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય પણ તેને નિર્દોષ જ સમજવા, જેવા આ બધું થયું છે. જો આપણા ભેગા ભરી જાય, આપણે જો પ્રમુખ સ્વામી મહારાજ આપણું જીવન ચરિત્ર વાંચીએ છીએ, એમાં ખબર જ ન પડે કે સ્વામી આ વિશેષ વ્યક્તિ છે. સંમેલન થયું, સંત સંમેલન, એમાં યોગી પ્રમુખ સાહેબ મહારાજ આવીને બેસી ગયા અને બીજા બધા શોધે, પ્રમુખ સાહેબ ક્યાં આ બેઠા પાસે. એટલે એ રીતે ભરી જાય ને આપણા ભેગા ભાઈ, મહાત્માની વાત તો નથી પણ આપણા ભેગા ઘણી વાર ખબર જ ન પડે તમને કે ગુરુ કોણ અને શિષ્ય કોણ, ખબર જ ન પડે. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય પણ મુદ્દો આ સમજવાનો છે, પણ તેને નિર્દોષ સમજવા, નિર્દોષ જ સમજવા, તે આપણે એવી વાત છે. ધર્મ નિયમ સાચવવા, ધર્મ નિયમ સાચવવા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મારૂપે વર્તવું, જે અઘરામ અઘરી કલમ છે. પણ આપણે બધું આ બધી એમ કે પ્રકારે આત્મારૂપ થઈ રહ્યા છે, પણ આત્મા ખરેખર થઈ હોય અને એવી રીતે વર્તે તો કામ થઈ જાય. ધર્મની મુસાજ અખંડ ગંભીરપણું રાખવું, એટલે ગંભીરપણે એટલે જેવા ગમત તો કરે છે યોગી અપાય, ગમત કરતા પ્રમુખ સાહેબ ગમત કરે, એ રીતે ગંભીરપણું નહીં, પણ આપણે વર્તનમાં ધર્મ નિયમમાં ગંભીરપણું રાખવું, એમાં પોલ ના ચલાય. યોગી અપા બધી ગમત કરતા બધું કરતા પણ બ્રહ્મચર્ય વાતમાં જરાય પોલ ના ચાલે. ધર્મને સાચો અખંડ ગંભીર પણ રાખું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મારૂપે વર્તું, આપણે આ રીતે કરવું છે. તો આપણે આત્મા છીએ જ, તમે ગમે હો પણ તમે આત્મા તો છીએ જ. એટલે એમ એમ ઓરિજિનલ સ્વરૂપ આપણે માનવું. આ ભેગા દેહરૂપ ભેગા એવા થઈ ગયા છે, એમાંથી બહાર કરવું, અને આપણે આત્મારૂપ છીએ જ તો પ્રશ્ન જ ક્યાં છે. એમાં ઓરિજિનલમાં આપણે જવાનું છે. સત્સંગમાં ભાવ અવગુણ રૂપ ખટાશ ના આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગરું આવે, જેવા યોગી અપાય આ વાત ઘણી વાર કરતા કે આ સત્સંગમાં અભાવ ગુણ રૂપ ખટાશ ના આવે. અભાવ ગુણ એ ખટાશ કહેવાય, કે કેસર કેનો રસ હોય એમાં ખટાશ પડી એવું કહે. જે કેસર કેનો રસ પ્યોર હોય કેટલું સરસ આપણે લાગે, પણ એમાં ખટાશ ભરે, આમલીનો રસ ભરે, તે એ આમલી પણ સારી પણ અભાવ ગુણ તો બહુ ખરાબ. અભાવ ગુણ રૂપ એ બધું સત્યાનાશ સારી છે. અભાવ ગુણમાં એ કોઈને પણ જરાક અભાવ હોય તો તમને સુખ ના આવે, શાંતિ ના થાય. કોઈનો પણ ખૂણે કાચરે નાની મોટી વ્યક્તિ હોય પણ તેનો જે અભાવ હોય મનમાં તો તમને સુખ ના આવે, શાંતિ ના રહે. અભાવ ગુણરૂપ ખટાશ ના તો સત્સંગ સુખ કેસર કેરી જેવો ગળ્યું આવે. ખરેખર સત્સંગનું સુખ તો ખરેખર છે, પણ આપણે આ બધું બગાડી નાખે જે આ ખટાશ બધી બગાડી નાખે. એમાં ભાવ ગુણ ખટાશથી પણ બહુ મોટું છે, એટલે એ ના જ આવવું જોઈએ. માટે સંતોને હરિભક્તોમાં દીવ ભાવ રાખવો, માટે એટલે એ તો દિવ્ય છે જ, તમે સમજો કે ના સમજો. શ્રીજી મહારાજ, ગુણાતીતાન સાંઈ અને મોટા સંતો સત્પુરુષો બધા કહે છે જ કે બધા દિવ્ય છે, બધા દિવ્ય છે, પણ સંતો ભક્તના દીવ ભાવ રાખવો. અને દિવ્ય છે જ એટલે રાખવાનો પ્રશ્ન નથી, પણ આ સામાન્ય ભાષામાં યોગી બાપાએ વાત કરી કે નથી રહેતો દીવભાવ, નથી રહેતો, એટલે મારા યોગી બાપાએ કહ્યું કે દીવભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. આ બધું બધ આટલામાં બધું આવી ગયું. એક તો અભાવ ગુણ લેવો નહીં ગમે હોય, અને હરિભક્તોમાં દીવ ભાવ રાખો, નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. આટલા બધા આટલું બધું જો એટલે એવી રીતે રાખવું. ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે. જેવા કેટલી મોટી વાત, અને જે યોગી બાપાએ આખી જિંદગી આવી રીતે કહી, પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીમાં જ આવી રીતે જ વર્ત્યા છે. શું કહ્યું? ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ આપણે મૂર્તિ મારા લઈને બેસીએ બરાબર છે, એ કર, પણ તોય મહારાજ એક વિસ્તારથી કહ્યું કે જો આ ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરીએ એટલે આનંદ આવે. જો સેવા પરિચર્યા કરવા જેને આનંદ આવે, વેઠ નહીં ઉતારવાની, પરાણે કરવાની નહીં, પણ આનંદથી. જો યોગી બાપાએ કહ્યું કે ભગવાનની મૂર્તિનું સુખ છે, ભગવાનની મૂર્તિ સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરી એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન જો આખી જિંદગી આ સત્પુરુષ બધા એમને કર્યું છે, હાથમાં મારા લઈને બેઠા નથી, એટલે મારા તે ફરે, પણ આ મૂળ તો એમના મનમાં આ ભક્તોની સેવા અને ભક્તોની ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન એટલે આ સમજી રાખવું અને આ પ્રમાણે સેવા ભક્તિ કરવી. દેહાયમાન પોષવામાં નહીં, દેહાયમાન પોષવામાં નહીં. દેહરૂપ થઈને બધું કરીએ એમાં દેહ માનની ઈચ્છા રાખે અને બધી સેવા ભક્તિ કરે પણ માનની ઈચ્છા રાખે તે કલંકરૂપ છે. મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ના ગમે એટલે બધું સામાન્ય જતે દિવસે ધીમે ધીમે આવું થાય. પછી એમના આ ક્રિયા ના ગમે, અભાવ ગુણની વાત નથી પણ ક્રિયા ના ગમે. એટલે મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. એટલે સ્વામી આપણા આપણું ધાર્યું આપણા મનમાં જે હોય એ રીતે સ્વામી બોલે નહીં વર્તે નહીં એટલે ક્રિયા ગમે નહીં. જો આપણે મનમાં ધાર્યું હોય કે આ વ્યક્તિ આવે તો સ્વામીએ આવી રીતે બોલવું જોઈએ, એ ના બોલે એટલે આપણને ગમે નહીં. એટલે ક્રિયા ગમવી બહુ કઠણ. વિવેક સાગર સ્વામી ધન્ય છે, એ ખરેખર સ્વામી ભેગા રહ્યા અને બધું એ કર યોગીઓ પ્રમુખ સ્વામી કે આના ના પાડે અને બીજી બાજુ સ્વામી હા પાડી દે અને એવી કઠિનાઈ થાય. હવે એ ક્રિયા ગમવી બહુ મુશ્કેલ છે. અને ઓલા અંગૂઠા દેખાડે કે જો તમે ના પાડતા હતા ને આ યોગી પ્રમુખ સાહેબ તો હા પાડી દીધી, એટલે બહુ મુશ્કેલી પણ એમાં આ બધી ક્રિયા ગમવી. મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. મોટા પુરુષને વિશે દીવ ભાવ રાખે, મોટા દીવ ભાવ રાખે એ તો દિવ્ય છે જ પણ આપણે રાખવું પડે છે કેમ કે રહેતું નથી. એટલે એમની ક્રિયા ગુણાતીત સમજે, એટલે દીવ સમજે તો કામ થઈ જાય. એટલે ટૂંકમાં આ મોટા પુરુષ આ પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી આપણા મળ્યા છે એમને છે સંપૂર્ણ આપણે ગમે એમ હોય તો ગમાડવી જોઈએ, આપણે ગમવી જોઈએ ક્રિયા. તે મોક્ષના દાતા છે, મોક્ષ એમના હાથમાં છે અને આપણે એમને વિશે સદ ગુણાતીત ભાવ રાખે અને એવી રીતે સમજે તો કામ થઈ જાય, નહીં તો બધું બગડે. દ્રઢ પ્રીતિ શું, મનુષ્ય ભાવ જ ન આવે. દ્રઢ પ્રીતિ જો એમાં મનુષ્ય ભાવ જ ન આવે, બોલવા ચાલવાનું પણ ના થાય, દીવ ભાવમાં જ રસભસ થઈ જાય. હવે એવા હરિભક્તો છે પણ બહુ જૂજ, પણ એક અખંડ સ્વામીની મૂર્તિમાં જ લીન રહે. લીન રહે એટલે બધી ક્રિયા કરે બધું કરે પણ સ્વામીમય, સ્વામીમય એવા બહુ કઠિન. પણ જે એટલે આવી આપણે આવી રીતે કરવાનું છે. દ્રઢ પ્રીતિ શું, મનુષ્ય ભાવ જ ના આવે. બોલવા ચાલવાનું પણ ના થાય, દીવભાવમાં જ રસભસ થઈ જાય. એટલે કોઈ બે શબ્દ કહે તો ખંભું, એ બધું બહુ અઘરું છે. બે અને કટાક્ષમાં કહે તો મારી પણ, અને જે સમજે કટાક્ષ સમજે તો એને ખરેખર લાગી આવે. પણ કટાક્ષ બધા સમજે છે, નાનો હોય તો કટાક્ષ સમજે છે. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય પણ ખંભું. આપ ઘણી વાર આપણી ભૂલ ના હોય, અને આપ પ્રમુખ સાંઈ શાસ્ત્રીમાં યોગી આપ બધા ખમ્યા છે, એમની ભૂલ ના હોય તો ખરેખર ભૂલ ના હોય, અને એ રીતે સમજ્યા છે. હવે તો યોગીઓ આપણે પોતે પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર નામ દેતા કે અમને કર્યું છે, યોગી આપે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે એમનો મત. પણ સ્વામીને જરાય અભાવ કોઈ દિવસ આવ્યું નથી. અને બસ કે પ્રસાદી માનીને ગ્રહણ કરતા. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય તો પણ ખંભું. એ એકાંતિક ખમે, એકાંતિક સહન કરવું એ બહુ મોટી વાત છે. યોગી શ્રીજી મહારાજે પણ કહ્યું છે, પુરુષમ બોલ્યા પીતેમાં ખંભે એ બહુ મોટા અને સર્વમાં મોટો કહેવું છે.

Sri Swaminarayan Bhagavan ni jai, Akshar Purushottam Maharaj ni jai, Gunatitanand Swami Maharaj ni jai, Bhagavad ji Maharaj ni jai, Shastri ji Maharaj ni jai, Yogi ji Maharaj ni jai, Pramukh Sai Maharaj ni jai, Pramukh Sai Maharaj Mahasaya Akshar Deva Mahasaya Ja Amara Bada Iyo Kaya Ane Swami Same Pratigna Lidi Ke Vam Karish Sam Karish Ane બહુ સારી ભાવના છે અને આ રીતે રહેવાય જે બધા પ્રાર્થના કરી પ્રમુખ સાંઈ મહારાજને કે આ રીતે અમારે રહેવાય અને રહેવાનું છે રહેવાય એવું નહીં રહેવાનું છે તો આ સત્સંગની મજા આવશે સત્સંગ જેમ છે એમ ઓળખાશે નહીં તો આપણે આ કચરામાં પડી રહીશું માન કામ ક્રોધ લોભ ઈર્ષા કચરો જ છે આપણે માનીએ કે ના માનીએ પણ કચરો છે એ સત્સંગની વિરુદ્ધ કામ કરે છે આ બધી વસ્તુ તમે ભગવાનમાં જોડાવામાં પ્રમુખ સાંઈ મહારાજને જોડાવામાં એ આર્ટ કરે છે આ બધા દોષો આર્ટ કરે છે તમને તમે સ્વામીનો હાથ જાળવા જાઓ એક એક દોષ તમને હાથ ખેંચી નાખે અને તમને પહોંચવા ના દે તો જે આપણે આ પ્રતિજ્ઞા લીધી છે બધું જે કરવાનું આપણે નિયમ ધર્મમાં રહેવાનું આજ્ઞા પાળવાની બાપાની રુચિ સમજવાની એમની ઈચ્છા એમની મરજી સમજવાની એ બધું બહુ સારી વાત છે એ બાપાને પાસે લઈ જાય તમે અને હસ્તમેલા કરી દે પણ જે આ રીતે રહેવાય આપણે પ્રયત્ન કરીએ છીએ ઘણા બધા પ્રયત્ન કરે છે એ કોઈ વાત નથી પ્રયત્ન પણ અમુક જે દોષો છે એ તો રાખવાના જ નથી ગમે એમ થાય હઠ માન ને ઈર્ષા એ બધું સત્સંગ બહુ છેટું લઈ જાય તમને જેવા ફૈબાની વાત હતી કેટલા મહારાજ સામેથી મારા સામેથી કે હું તમારી ત્યાં આવીશ અને ચાર દિવસ તો મિનિમમ રહે મહારાજ અને સેવા પણ બહુ કરે ફૈબા ગજબની સેવા કરે કોઈ ખામી રાખે નહીં પણ જો એમાં વાત થઈશું કે સેવા કરતા હતા મહારાજની ઈચ્છા પ્રમાણે બધું જ કરતા હતા પણ મહારાજને રાજી કરવા છે એવું મનમાં નહોતું એનું પરિણામ કેવું આવ્યું મહારાજ એમના વહુને ત્યાં ગામડે ગયા હતા અને મહારાજે કહ્યું તમે અહીં ક્યાંથી કે મહારાજ મને કાઢી મૂકી છે મહારાજ કે આવું ના બને તે કે બન્યું છે મહારાજ કે જાઓ આપણે જઈએ અને મેળાપ કરી નાખીએ મહારાજ એમના બહુ કે મહારાજ એ નહીં માને મારું નહીં માને હા મહારાજ હું ભેગી રહી છું એટલે મને બધી ખબર છે ના ના મહારાજ કે ચોક્કસ આપણે મેર કરી દઈએ
પછી મહારાજ ને સાથે એમના વહુ ગયા. ભાગોરાઈ મચ્છવાની, મહારાજ મને અહીં મૂકી જાઓ, તમે સુલે કરો ને પછી મને તેડો તો આવું, નહીં તો મને જોશે ને તો ભેંસ ભડકે એવું ભડક્યું છે. એ મારા દર્શન થશે ને ભડકશે. તો મહારાજ પછી એકલા ગયા અને મહારાજ આવ્યા એટલે સીધું સામાન બધું ધરવાધમ ધમાધમ, એટલે રાત દરબાર હતું એટલે બધું તૈયાર હતું. અને મહારાજ રસોઈ બધી બનાવી આ કર્યા. પછી મહારાજ આ બાજુ સંતો બેસી ગયા હતા પત્તર લઈને. પત્તર છોડ્યું અને ગુણાતીતાન સાહેબ પત્તર છોડે નહીં. બધા કહે સ્વામી આ આ પીરસા જો આ લાડુ પડશે તો પત્તર ખોલો. મેં કહે સાસુ બહુનો છે અને સ્વામી અંતર પણ જાણીએ. અને આ બાજુ એવું બન્યું, મહારાજને કહ્યું કે મહારાજે વાત કરી કે તમે અથવા વહુ સાથે મેળ રાખો. એ એકદમ ભડક્યા મહારાજની વાત કરવામાં. તો વહુ આવી હોય તો શું કરે, દંડો લઈને પાછળ દોડે. પછી તો મહારાજે કહ્યું કે કેમ આવું કરો છો. મેં કહે એ રાણનું બોર્ડ મારે જોયું નથી. આટલું કે મહારાજ કહે છે તે હવે આટલું કહ્યું હોત કે મહારાજ તમે કહો છો એટલે પ્રયત્ન કરીશ તો મહારાજ રાજી થઈ ગયા હતા. પણ નાચ પાડી ઘસીને એને પછી મહારાજે કહ્યું કે અમે જમશું નહીં તમારે ત્યાં, અમે બાર બાર જઈશું. મહારાજ કહે કે ભગવાન તમે મનુષ્ય ચરિત્ર કરો, જમો કે ના જમો, હવે અહીંયા આ વાત લાવવાની નથી. પણ લાયા અને મહારાજ તો ઉદાસ થઈને અને મહારાજ નીચે ઉતરતા દાદરો. મહારાજે કહ્યું સંતો પત્થર પેક કરો, આપણે બીજે ગામ જવું છે. સ્વામી કહ્યું કે જો મેં હું કહેતો હતો ને. પછી બીજે ગામ ગયા ત્યાં સ્વાગત, બધાને સ્વાગત કરવા. મહારાજ કે સ્વાગત આગત બધું રહેવા દો, ઘર જઈને દસ દસ રોટલા ઘડી લો. આવી દશા થઈ ગઈ. પછી કેટલું બધું કર્યું મહારાજ, સેવા બધી કરી બધું કર્યું પણ આટલું માન્યા નહીં. આટલું જ કહેવાનું હતું કે મહારાજ તમે કહો છો પ્રયત્ન કરીશ આટલું, એને બધે સિદ્ધિ ના પાડી હતી. એટલે જો મનમાં શું હતું, રાજી કરવાનો તાન નહોતો, સેવા કરતા હતા ભગવાનની રુચિ પ્રમાણે બધું કરતા હતા, પણ મનમાં એવું નહોતું રાજી કરવું છે. તો જો આ બહુ મોટી વાત છે, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા એવું મનમાં હોવું જોઈએ. અને મહારાજ તો હરિભક્તોને બીજા બધાને રાજી કરવાની મહારાજે વાત કરી છે કે બધા, એટલે એમાં જોખમ જ નહીં બધાને રાજી કરવાની વાત હોય એટલે આપણો નંબર લાગી જાય. મહારાજને રાજી કરવામાં, સંતને રાજી કરવામાં નંબર લાગી જાય. પણ આવો વિચાર ના હોય તો જો કેટલું ભયંકર પરિણામ આવ્યું. પછી યોગી બાપાને મેં પૂછ્યું હતું કે બાપા હવે મચ્છાઓ ગયા છો. બાપા કે અમે ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. યોગી બાપાઓ કોઈ દિવસ બોલે નહીં. પણ જો મહારાજે ત્યાગ કર્યો પછી કોઈ સદગુરુ કોઈ હરિભક્તો ગયા જ નથી એ ત્યાં. અને એ આ મહારાજ 32 વખત ગયા એટલે પંચતિથિમાં પહેલો નંબર આવે. પણ મહારાજે ત્યાગ કર્યો. તો જો બીજું બધું ઠીક છે, માન હટ માનની ઈર્ષા એ ભયંકર દોષ છે, એટલે એ તો રાખવા જ નહીં ગમે એમ હોય. પણ બીજા બધા દોષને તો
પહોંચી વળાય, ધીમે ધીમે જાય. પણ આ ત્રણ દોષ તો તમને ફેંકી દે સત્સંગમાં. અને થયું છે, માનને લીધે અલૈયા ખાચર ફેંકાઈ ગયા, અને જીવા ખાચર ઈર્ષાને લીધે ફેંકી ગયા. ત્રણેય નામ પત્તો પડ્યો નહીં સત્સંગમાં, નામ જ નામ નિશાન ના રહ્યું એવું થઈ ગયું. એટલે આપણે આ બધી પ્રતિજ્ઞા લીધી છે બધી, જે એને પારવી સમજવી. પહેલાં તો ખાલી પ્રતિજ્ઞા લઈએ એવું નહીં, સમજવું કે આનો અર્થ શું થાય, કે આ આ નામ ધર્મ નિયમ પાળવાની, રુચિ સમજવાની, ભગવાન રાજી કરવાની વાત, એ બધું શું છે, રાજી કઈ રીતે કરાય, આ બધું એ બધું જાણીએ તો આપણને આ સલામતી રહે. અને પછી એક વાર જાણ્યા પછી આપણે અવેરનેસ રહે, આમ જાગૃતિ રહે, આપણે અંતરદૃષ્ટિ થાય કે હું આ બધું કરું છું બરાબર છે. જો કોઈ પણ ક્રિયા કરીએ આપણે, કોઈ પણ ક્રિયા, તો પહેલું પગલું માંડીએ, સ્વામી રાજી, હા તો આગળ વધો, નહીં ડાઉટ હોય ઊભા રહો, અને રાજી ના જ થાય પાછા વરો. આવી બધી ક્રિયામાં આપણે તપાસ કરવી, તો આપણે સત્સંગ આમ એકદમ સહેલું છે, સરળ છે. પણ જો આપણે પોતાની જાળમાં ઘૂંચાઈએ તો બધું બહુ કોમ્પ્લિકેશન થાય. એટલે હર્ટ માને ઈર્ષાને આ તો બધું રાખવું જ નહીં. ભલે આમાં દોષ છે, કોઈમાં હરિભક્તમાં દોષ હોય તો એ જોવાનું નથી. જો તમને આજ્ઞા કરવામાં આવે કે તમને કરોડ રૂપિયા આપવામાં આવશે, દોષ કોઈના દોષ જોતા નહીં, તો આપણે કરીએ કે નહીં? તમને કરોડ રૂપિયા આપવામાં આવશે પણ કોઈના દોષ જોતા નહીં, ડેફિનેટલી કરીએ જ આપણે. કરોડ રૂપિયા મળે તે રીતે શ્રીજી માના શબ્દો, એમનો રાજીપો કરોડો કરતાં અબજો રૂપિયાની વાત છે. તો જે એને એમના વચન પ્રમાણે આપણે કરીએ, એમાં અભાવ ગુણની વાત તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ લેતા જ નહીં. અભાવ ગુણ અને બધું મોટા સંત હોય અને કંઈ મોટા એમને પૂછીને બધું કરીને સમાધાન કરવું, પછી લાંબુ ચલાવવું નહીં, એમાંથી બહુ ફાટફૂટ થાય અને તમે સત્યાનાશ થઈ જાય. એટલે આવી રીતે મહારાજે આજ્ઞા કરી, આમ ઇઝી બટર જેલી જેમ, આમ જોવા જઈએ ને એકદમ સત્સંગની મજા મજા આવે. પણ જો આપણે આપણી જાળમાં ઘૂંચાઈએ, તમે મન ધાર્યું કર્યું, યોગી આપા કે આપણે કરોડો જન્મથી મન ધાર્યું કર્યું છે, કરોડો જન્મ મન ધાર્યું જ કર્યું છે, અને હવે આ જન્મે મોટા પુરુષ આવ્યા, ભગવાન આવ્યા, એમને રાજી કરી લેવાની વાત મનમાં ધારવી, બીજું ગમે હોય આપણે રાજી કરવાની વાત, બીજું બધું મૂકી જ દેવું. રાજી કરવામાં અબજો રૂપિયાની કમાણી છે, અને અભાવ ગુણ લેવા હોય તો માઇનસ માઇનસ જાય. એટલે એ બધું મૂકી દઈને અવરાઈ બધી મૂકી દેવાની, નેગેટિવિટી બધી મૂકી દેવાની, અને જે મહારાજને ગમે, સ્વામીને ગમે, સંતોને ગમે, હરિભક્તોને ગમે, જો હરિભક્તો સારા હરિભક્તો હોય, એકાંતિક ભક્તો હોય, એને આવી આવું બધું ગમે. હા, મહારાજ સ્વામી રુચિ પ્રમાણે બધું જ ગમે, અને નેગેટિવિટી એના મનમાં હોય જ નહીં. શું કામ ખોટનો ધંધો શું કામ કરવો? આ કમાણી થાય છે એ મૂકીને, તમારે દુકાન હોય, હોટ મોટલ હોય, હોટલ હોય, બધું હોય, અને એમાં ખોટ જતી હોય તો બંધ કરો કે ચલાવો? હા, બંધ કરી
ताक खोटनो धंधो से अभाव गुण ने ईर्ष्या ने मान ने अभी खोटनो धंधो से मुक्ति तो बंद करो अने आजे मालम माल से भगवान ने रुचि जानी धर्म नियम पारवा दासन उदास तो महिमा समझो अवधे अमा कमाणी है और ढड़क कमाणी है ये पकड़ो राम जो जवा जाइए तो सहलू है बहुत सरल से सत्संग पर अपने मन में ये धार्यू है ना आम है भले ये योगी आप खटपट न करवी एकनी बात बीजा ने करवी बीजानी बात तीजा ने करवी एवं ना करो साची होय बात साची होय तो करवी नहीं आप शू काम है ये एने करे आप करिए आप कमाणी करता रहिए खोटो धंधो शू काम करो तो जो महाराजे अने मन में कई ना हो हरिभक्त ने छता कहे तो महा खटपट खटपट तो साचू हो जे धर्म नियम नहीं पारतो कि आम नहीं करतो ये बात बीजा ने करी ए खटपट साची बात हो तो खटपट अने भाई उपजावेली हो तो ये तो महा खटपट ये तो बात करवानी नहीं एटले आपे मोटा आप गम्मे होइए स्कूल में होइए प्रिंसिपल होए टीचर होए एनी आज्ञा तो पारी है आप ये ना कहे कि आ नहीं करो तो नहीं करे तो अहिया तो आ गुरु आप परम सुखिया थवान फाइनल बीएटिट्यूड एनी पछी कोई प्रश्न ज नहीं आप अक्षरधाम में बेसी कोई माथाकूट नहीं कोई प्रश्न एना महा महा सुखिया करवा माटे महाराज आ उपाय बतावे छता आप वच्चे वच्चे घोंचपोच करी दखल करी तो ये परिणाम आपने माथे पड़े एटले आ सीधे सीधी बात है अने आपने तो आ बात करवी धारवी बीजा ने करवी बीजा ने अभाव बीजी बात करवी नहीं तो मन में हो तो करवी नहीं बधु ढोड़ाए सत्संग एटले आपणे आव सत्संग मळ्यो छे क्यारे मळ्यो नथी अमारा स्वामीनो जोग क्यारे थयो नथी क्यारे आ जन्मे आपणने थयो मन अने सामेथी भगवान आया मनुष्य रूपे थया अने आपणने लाभ आपे छे अने पछी एमां आपणे बधुं आवुं ऊभुं करीए तो ए आपणने नुकसानकारक छे એટલે સીધે સીધી વાત છે સત્સંગ આ જ છે સત્સંગ બધું પોઝિટિવ બધું સૌરૂઢ લેવાનું અને નેગેટિવિટી વાત કરવાનું ફેંકી દેવાનું કાઢી નાખવાનું આવી રીતે સત્સંગ કરીએ બટ એકદમ ઇઝી છે સાવ સરળ છે સદાનંદ સ્વામી મહારાજ

श्री स्वामी नारायण भगवान जय। वचनामृत सारंगपुर अठारमू खार भूमि स्वामीनारायण हरे संवत 877 ना भादरवा सुधी आठम ने दिवस स्वामी श्री सहजान जी महाराज गाम श्री सारंगपुर मध्य જીવા ખાચરના દરબારમાં ઉત્તરાધિક દ્વાર ઓરવાણી ઓસરીએ વિરાજમાન હતા ને ધોરો કેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓળી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાધિક મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। યોગી આપા કે પહેલાં ધ્યાન પછી જ્ઞાન, તો દરેક વચનાવતને આગળ પહેલાં મહારાજની મૂર્તિનું ધ્યાન થાય એ રીતે ગોઠવણી થાય છે। પછી શ્રીજીમાં જ બોલ્યાજી, જે શ્રદ્ધાવાન પુરુષ હોય, શ્રદ્ધાવાન લપ્તે જ્ઞાનમ, બુદ્ધિવાન લપ્તે જ્ઞાનમ નથી, શ્રદ્ધાવાન। શ્રદ્ધા હોય તો બધું બહુ ઘણું બધું કામ થાય, અને આપણે બધા ભેગા થયા છે શ્રદ્ધાથી જ ભેગા થયા છે। જ્ઞાન તો બધું ઠીક છે, પણ શ્રદ્ધા મહારાજ સ્વામી મળ્યા છે એમાં શ્રદ્ધા અચળ શ્રદ્ધા થઈ ગઈ છે, એટલે આપણે બધા સુખિયા છે। અને એ જ કારણ છે સુખી રહેવાનું કારણ, કે જેને શ્રદ્ધા થઈ, નિષ્ઠા થઈ મહારાજ સ્વામીમાં, એ ગમે એ પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ સાવ કથળાઈ ગઈ, પણ ગુણતેશ્વરે પ્રગટ, અને સાચા જો કુસંગ મળે અને કુસંગીના ઉપરથી તેમ થોડ લો

જળમની સત્સંગ કરી પણ કાંઈ ના ખુલી જાય, થોડી ભૂખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે અને કાશ કરે, મૂંઝવણ ટાળ્યા ને જાય બસ. ટેવ પડેલી છે બીજા થાવ મુક્ત મહાકુસંગ છે, એટલે એની એક જણનો ખૂબ મહિમા કહે મહાત્મા, એ તો નકામો છે આમ છે તે. પણ મારે કે ઓટોમેટિક તમારે

0: ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, જે બીજા લોકમાં સમયમાં ભગવાન થાય નહીં.
1: વચના જે

0: સ્વામી
1: તો કેટલો બધો દે. હરિભક્તો પણ અને બધી

ના ઝપટમાં આવેલા છે અને આપણે સહેજે છેલ્લાનું 27મું. કોઈ માટે શંકારે થાય બનાવે એટલે આપણે એ આપણને સમજાતું નથી, પણ વાત સાચી છે. તે બીજા

and lashon ne an gwan mat nete suk mahalokik jain suk vachine participle ભક્તો છે, ભક્તોનું કંઈ કોઈ હિત અહિત કરે જ નહીં, તો શ્રીજીમાં તો ક્યાંથી કરે? ભગવાન છે એ તો મહાલૌકિક સુખ આપવા માટે કરે છે. તો આ એક જ કારણ છે, ભગવાનમાં વિશ્વાસ રાખીને અને આ સુખ પ્રાપ્ત કરવું છે એવું મનમાં રાખો. કેટલું કેવું સુખ, મહા દુઃખનું કારણ અને અખંડ અલૌકિક અવિનાશી એવું સુખ, અને શ્રીજી મહારાજના વચન છે એમાં દ્રઢ વિશ્વાસ રાખીને આપણે પરાણે પણ આ સુખમાં, ભગવાનનું સુખમાં એમાં આપણે કૂદી પડવું. જબરજસ્તી મેં કંઈ એમાં લાભ જ છે, ખૂબ લાભ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, તે સુખ મહાઅલૌકિક છે, અખંડ છે, અવિનાશી છે. તે સારું અમારે કહેવું કે તે સારું જે મુમુક્ષુ હોય, મુમુક્ષુની વાત છે, બીજા તો કચરો કોઈ પૂછે નહીં, મુમુક્ષુ. અને અહીંયા સત્સંગમાં સત્સંગ જેને મળ્યો બધા મુમુક્ષુ છે, ભલે કાટ લાગી ગયો હોય એવું બધું, પણ મુમુક્ષુ છે. નહીં તો આ ભગવાનની પ્રાપ્તિ થાય જ નહીં. આ ભગવાન સનની પ્રાપ્તિ કોઈ દેશ ના થાય, ઓર્ડનરી જીવને ના થાય. એટલે આપણે મુમુક્ષુ છે, પણ કાટ બધો જારા ભાજી ગયા છે એ ભગવાન જ કરે છે. ભગવાન પણ વિશ્વાસ રાખીને મંડવું પડે. તે સારું જે મોક્ષ હોય તેને માઇક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામે. જો એક બે પ્રકારની સર્વ પ્રકારે એક ગટર છે એમાં શું, મહારાજને કહેવું છે ગટરમાં શું સુખ માનવું છે. એટલે આ ભગવાન સંબંધી જે સુખ છે મહારાજે કહ્યું, તે સારું જે મોક્ષ હોય તેને માઇક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામીને અલૌકિક સુખમાં એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેની સાથે સર્વ પ્રકારે જોડાવો. આ આપને આજ્ઞા છે બધાએ, બધાને મહારાજે કહ્યું કે આ રીતે તો સત્સંગનું સાર હાથમાં હશે અને સત્સંગની મજા આવશે. નહીં તો બી તો આવન જાવન બધા ઠેલમ ઠેલા બધું ચાલ્યા જ કરે વર્ષોથી ચાલે. આ જન્મ પણ દિવ્ય સુખની પ્રાપ્તિ માટે જન્મ છે, એ આ ઓર્ડનરી રીતે તમે પસાર કરી નાખો, અબજ રૂપિયાની પ્રાપ્તિ મૂકીને બે પૈસા ચાર પૈસાના સુખમાં આખું જીવન ખુ

કઈ નાખો એ મહારાજને પોસાય, અને શ્રીજી મહારાજ પોતે ભગવાન છે. કેટલું દુઃખ થતું હશે કે આ બધા કીડા તો આ ભગવાન બધું મૂકીને આપણા માટે અહીં આપણા વચ્ચે રહ્યા છે. આપણે આપણે સુખ દુઃખ રહીને સહીને અને બધું આપણને સુખિયા કરવા માટે અને ગટરમાંથી કાઢીને ગુલાબ ઉપર મૂકવા માટે ભગવાન આવ્યા છે. તો આપણે આપણે પણ જો મુમુક્ષુ હોય તો એને આવા જ સમજાશે. તે જરૂર આના ઉપર વિચાર કરશે અને ભગવાનનું સુખ પામવા માટે પ્રયત્ન કરશે. શ્રી રામ સ્વામી મહારાજ.

0: આ મશીન ચલાવવા માટે, આ મશીન જે મારું ચાલે છે અત્યારે હું બોલું છું, તે ચલાવવા માટે હવાની જરૂરિયાત છે કે નહીં? 5 મિનિટ હવા બંધ કરો, જેમ લાઇટ બંધ થાય છે, બીજું બંધ થાય છે, એમ 5 મિનિટ હવા બંધ કરો, પછી શું થાય? પછી આપણે બંધ થઈ ગયા, એ હવા કોણ આપે છે? હવે હવાનો ભાવ ગણો, અમેરિકાના રેટ મને ખબર નથી, ઇન્ડિયાના રેટ કહું તમને, એક દિવસના 1000 રૂપિયા થાય છે. ઓક્સિજન જો તમારે, થોડોક તો માણસ લેતો જ હોય છે, પણ જો અમુક થઈ ગયું સિલિન્ડર આપવો પડ્યો તો 24 કલાક ઓક્સિજનનો સિલિન્ડર આપે ફૂલ સ્પીડની અંદર, તો એને 1000 રૂપિયાનો ઓક્સિજન થાય. ભાઈ કેટલા વર્ષ થયા મારા? જેટલા સારું, તો એક દિવસના 1000 રૂપિયા એટલે મહિનાના કેટલા? 30,000 એટલે વર્ષના કેટલા? 3,60,000. 3,60,000ને 68 ગુણી કાઢો, એટલા ભરો. અને એટલા શું કરવા? તમારી 1 વર્ષની ઉંમર થઈ ત્યારે 3,60,000નો ઓક્સિજન લીધો, એ તમારા પિતાશ્રીએ બિલ ભર્યું છે, તે એને 6 વર્ષે ડબલ થાય. ભારતમાં જે ઇન્ટરેસ્ટ છે, એક બેંક ઇન્ટરેસ્ટ, એની અંદર 6 વર્ષે ડબલ થાય, એટલે એને ડબલ કરો. પછી એ નથી ભર્યું એટલે ડબલ કરો, અને પછી બધા બીજા વર્ષના ડબલ કરો, અને પછી કરોડોમાં થાય ને. હવે તમે બોલો, આ બંગલો મારો છે, આ તો ખાલી ઓક્સિજનનું બિલ કયું, એવું તો ઘણું બધું છે. એટલે કોઈ અભિમાન રાખવાની જરૂરિયાત નથી, મમત્વ રાખવાની જરૂરિયાત નથી, બધું ભગવાનનું છે. તો આ સમજીને તમારી સગવડ પ્રમાણે આપજો, પણ આપતા રહેજો. અને આ બધા યુવાનો કેટલાક બેઠા છે, અને વડીલો બેઠા છે, ખોટા ખર્ચા ઓછા કરો, બંધ કરો, સર્વે કરો. આ બધાના જે બધા છે ને, આ બધા જે ખર્ચા કરે છે ને, એનો સર્વે કરો, અને બધાને કહો, એને ફોર્મ આપી દો, આટલા ખર્ચા વ્યાજબી છે, આ તમારા ટેલિફોન લેવા દેવા વગરના ટેલિફોન કરે જ રાખશ, કરે જ રાખશ. અને પાછા બધા મંદિરમાં જ કરે રાખે છે, અને સંતોની ઉગડાડી દેશ, શું કરવા ટેલિફોન કરો છો, શું કરવાનું છે? અને આ ટેલિફોનમાં શું કરે? આ દેશે નાસ્તો કર્યો, લે નાસ્તા માટે ટેલિફોન આપ્યા છે, પણ કરે રાખો ટેલિફોન એવા ને એવા કરવાના, ટાઈમ બગાડવાનો, પૈસા બગાડવાના. અને પાછા કેટલાક તો છે ને, હવે આ સેલફોન આ તે મારા વાળા મોટરમાં રાખે છે, તે પાછા ગાડી ચલાવતા ચલાવતા કરે. એમાં એક જણ તો મારી સાથે ગાડી ચલાવે, અને પછી નંબર યાદ નતો, પણ ડાયરી ખોલેલા, મેં કહું ડાયરી બંધ કર, આ ધામમાં જવાની નિશાની થયા. મને તો મહાકંટારો આવે, પેલો ટેલિફોન લેન મને આમ ધ્રુજારી થાય, ક્યાં એક્સિડન્ટ કરશે હમણાં? થાય છે એક્સિડન્ટ, આ લોકો કહે છે કે નહીં કે બિયરની એક પ્યાલી પીને ટેલિફોન હાથમાં લેવો ગાડી ચલાવતા ચલાવતા, પણ આપણે ભૂલી જઈએ છીએ. આ બધા ધંધા આપણે કરીએ છીએ, આ બધા એક્સિડન્ટ થાય, પછી પોલીસ આવે ને, એમ્બ્યુલન્સ આવે ને, હેલિકોપ્ટર આવે ને, તમા તમને કાલ ફોટામાં આવે. આ જીવન પૂરું કરવાનું, અમને આમ પૂરું થાય છે, માટે પાછા ભરો, ખોટા ખર્ચા બંધ કરો, ભગવાનને માટે કરશો, તમને સંતોષ થશે. ભાવનાથી જે આપશો ને તો આ બધું કાર્ય થશે. તમે કર્યું છે, નથી કર્યું એવું પણ નથી, પણ કરવા જેવું જ આ છે. તમે વાંચો ને જુઓ લોકોએ કેટલું બધું કર્યું છે. મને એક ભાઈ મળ્યા હતા, એ ભાઈએ એની ટોટલ ઇન્કમ એના ધાર્મિક એની અંદર આપી દીધી, ટોટલ ઇન્કમ 100 out of 100, અને છતાં એનું ડિસિપ્લિન કેટલું ખબર છે? એના ગુરુની આજ્ઞા સિવાય એક પગલું નહીં મૂકવાનું. એના દીકરાના લગ્ન હતા, એને હું મળ્યો છું, એને મને એના સાથીદારોએ મને વાત કરેલી, તો દીકરાના લગ્ન હતા, એના ગુરુને પૂછ્યું કે મારા દીકરાના લગ્ન મુંબઈમાં છે તો મને જવાની રજા આપો. ગુરુ કે કોઈ જરૂર નથી, અને ના ગયા. શું ગુરુનું વચન પાડે છે! આ સત્સંગ આપણે કરીએ છીએ કે બીજા કરે છે, આ બધું જોજો દુનિયાની અંદર, તો એ ગુરુ આપણને મળ્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે શું તમે જાણો છો? આ ભગવાનનું સ્વરૂપ છે. 68 તીર્થેમાં આવી ગયા છે. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, બધા કહે છે ગુરુ બ્રહ્મા, આ બ્રહ્મા ફરે છે, આ વિષ્ણુ ફરે છે. બ્રહ્મા ગુરુ, બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આ શિવજી ફરે છે. હાલતા ચાલતા શિવજી જોવા છે તો આર્યા, હાલતા ચાલતા દુર્ગા માતા જોવા છે આર્યા. અહીં બધા કહેતા ને મંદિરોમાં, એમ કહેજો કે તમારે જીસસ ક્રાઇસ્ટ જોવા છે કે આર્યા, ફરતા તમારે જોવા હોય તો. થોડું મોડું દેખાવાનું છે, પણ ક્વોલિટી જોવાની છે. જીસસ ક્રાઇસ્ટ તમને જે અનુભવ કરાવી શકે એ અનુભવ કરાવી શકે, આ પુરુષ છે. રામચંદ્રજી જોવા છે, શ્રીકૃષ્ણ ભગવાન જોવા છે, જલારામ બાપા જોવા છે, તમારે શું જોવું છે કહો. એ અહીં દેખાય, એ પુરુષ આપણને મળ્યા એના આદેશ પ્રમાણે મંદિર બાંધીએ છીએ. માટે બધા જાગો, બધા વિચાર મૂકી દો. તમારા અંદર અંદરના મતભેદ હોય ને, જૂના કઈ બન્યા હોય તો ભૂલી જાઓ, ફોરગેટ ઇટ, ડોન્ટ ડિસ્કસ. કોઈના અવગુણની વાત કરશો નહીં, કોઈના દોષની વાત કરશો નહીં, એની ચર્ચા કરશો નહીં. કોઈ કરતો હોય તો સાંભળશો નહીં, ધીરે ધીરે ના પાડી દેજો. અને અંદરનો પાવર જનરેટ થશે, પાવર હાઉસ, ટેકનોલોજી, ટેકનોલોજીની ટેકનોલોજીની ટેકનોલોજી ભગવાન છે, એ તમારી પાસે છે. એ જાગ્રત થશે, આ મંદિર જોત જોતામાં થઈ જશે. બધા મંડી પડો, હોલા ઉપાડ, તો ભગવાનની શક્તિ ભરશે. તો બધા જાગો અને આ કાર્ય કરો. અને પહેલી કુહાડી પોતાના પગમાં મારવી પડશે. દરેક પોતાના પગમાં કુહાડી મારો તો આ કામ થાય, બાકી ના થાય તો એ રીતે આ બધું કાર્ય કરવાનું છે. એને પણ બધા જાગીએ અને આ કાર્ય કરી આપણા જીવનની અંદર પરમ સુખ, પરમ શાંતિ અને પરમ આનંદ એની પ્રાપ્તિ આપણે કરી શકીએ, એવો બુદ્ધિયોગ અને બળ સૌને વિશેષ પ્રાપ્ત.
1: આઈ એમ ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ ટુ ઇન્ટ્રોડ્યુસ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ટુ ઓલ ઓફ યુ. વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગુજરાત, હી હેઝ પાસ્ડ હિઝ 12th સ્ટાન્ડર્ડ એક્ઝામ એન્ડ ઓબટેઇન એન એડમિશન ઇન BVM કોલેજ વલ્લભ વિદ્યાનગર. And he started staying in hostel, which is run by BAPS. He has completed his mechanical engineering degree course, and he came in close contact with His Divine Holiness Pramukh Swami Maharaj, who has changed his life, rather transformed his life. He has decided to proceed for his spiritual growth, and therefore,

0: have a standing ovation for the Swamiji. With a lot of applause. Thank you.
1: Sir, I, on behalf of 2,000 chartered accountants present here, I say that today's session was such a, we cannot imagine it. And your wisdom was such that every chartered accountant is, I think, has become a stress-free, I can challenge now. Yes, sir. There was a pin drop silent for every of your words. Every words of your words are wisdom and knowledge for all of us. I really thank you, and I really thank you to Mr. Joshi Saab also, and to the Parikh Saab also, who has taken a lot of pain. And I will be failing my duty that all this has not been possible other than by Mr. Dhiraj Khandelwal, who is the Secretary of Regional Council, his untiring effort for this program. And lastly, I say, and which always I say in my speech, that it is not me alone. It is all teamwork of WIRC, and that's why I say that alone I can speak. Together we can shout. Alone I can smile. Together we can laugh. Alone I can win the game, but together we can be champion. So it is all of your efforts, and it is all of the Chartered Accountants' efforts that we are here. Thank you very much, sir.
2: Si Swaminarayan Bhagwan Jai. Amara Jatla Vachan Che. કે અમે છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પાડે છે તેની પાસે અમે વચનરૂપી રહીએ છીએ. મૂળ તો વર્તનની વાત છે. બીજો તમે ગમે એટલું દુઃખ કરો. જો હમણાં એક બાળક બોલ્યો હતો, અમારા નિયમ પાડે છે એ અમારી પાસે જ છે. નિયમ ના પાડે એટલે હજારો લાખો ગૌ છેટો છે. તો વચન મુદ્દો ભગવાનને ધારવા હોય, રાખવા હોય તો વચન પાડવાના. બીજે મોટી મોટી વાત કરે અને વચન ના પાડે એ કાંઈ નહીં, એ મીડું. અને વચન પાડીએ તો બધું આવી જાય. વચન પાડવું એ અઘરું છે. મનના તુક્કા લડાય એ તો બધું ગમે કરી શકે, નાનું બાળકય કરી શકે, પણ વચન પાડવું અને મહારાજના વચન, બીજા વચનની બીજા વચન હોય બરાબર છે, પણ મહારાજના વચન પાડીએ તો આપણે કામ થાય. અને મહારાજ એ અંગીકાર કરે, પોતાના શરણે લે અને બધું મોટી મોટું કામ થાય. અમારા જેટલા વચન છે તે અમે જ છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પાડે છે તેની પાસે અમે વચનરૂપે રહીએ છીએ. જો વચનરૂપે એ મુદ્દો છે, વચનરૂપે રહીએ એટલે તમે ગમે ત્યાં હો, લાખો ગૌ છેટો હોય, પણ વચન મારા ના પાડીએ ત્યાં પાસે જ છે. અમારા જેટલા વચન છે તે અમે જ છીએ એમ જાણજો. એવી રીતે જાણીને અમારા વચન જે પાડે છે તેની પાસે અમે વચનરૂપે રહીએ છીએ. અને રાત દિવસ અમારી સેવા અને રાત દિવસ અમારી પાસે રહીએ, સેવા કરે, પણ અમારા વચનમાં મારા કે રાત દિવસ અને રાત દિવસ અમારી પાસે રહી સેવા કરે, પણ અમારા વચનમાં વર્તે નહીં તેને અમે દૂર માનીએ છીએ. એટલે તમારે આ સ્થૂળ રીતે કંઈ કામમાં ના આવે. તો વચન રૂપે હજારો ગૌ છેટો હોય તો મહારાજની પાસે જ છે એવું માનો. અને આ અમારો નહીં તેને અમે દૂર માનીએ છીએ. આ અમારો પાકો મત છે તે સૌ હરિજનો નિશ્ચય કહીને માનજો. અમારો પાકો મત ફેરફાર ના ચાલે. તમે મનમાં ગમે રહો, અમે ભગવાનની પાસે છીએ. પાસે આટા મારતા હોય અને પણ ભગવાન ના પાડે એ અમારી પાસે નથી. તે સૌ હરિજનો નિશ્ચય કહીને માનજો, નિશ્ચય કહીને માનજો, એટલે ફેરફાર નહીં, પાક્કો મત. અમારા વચન અમારા કરતાં પણ મુખ્ય અમે માનીએ છીએ. અમારા વચન મૂર્તિ લઈને બેસે મારા કરે મારા બકે નહીં. અમારા વચન હોય, તમે લાખો ગૌછેટો હોય, તો મારાની પાસે જ છીએ. એમ મારા કે અમારું મત છે, પાકું મત છે. અમારા વચન અમારા કરતા પણ મુખ્ય અમે માનીએ છીએ. બધું આવી ગયું, તો વચન પાડો અને તમે ગમે ત્યાં હો, પાસે નજીકની કોઈ વાત જ નથી. અને વચન ના પાડે અને ગમે એટલો દોડ કરે, દમ કરે, દેખાવો કરે, એ મહારાજને ગમે નહીં, ફાવે નહીં. શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભક્તના સર્વે મનો પૂર્ણ કરે છે. આ વખતે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. આ ચારેયના ધારણ કરનાર તેની મહત્તા જાણે છે ને તેનીથી યશ લોકમાં વધે છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ એમાં બધું આવી ગયું, બધું. કેમ કે એક એક વસ્તુ તમે ભગવાનની પાસે લઈ જાય. ધર્મ છે તો ભગવાનની પાસે લઈ જાય, જ્ઞાન છે તો ભગવાનની પાસે લઈ જાય, વૈરાગ છે તો ભગવાનની પાસે લઈ જાય, અને ભક્તિ, ભક્તિ તો મુખ્ય છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભક્તના સ્તરે મનોરથ પૂર્ણ કરે છે. આ વખતે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. મારા એકાંતિક ભક્ત થવું, એકાંતિક સ્થિતિ પામવી, એકાંતિક સામાન્ય ભક્તને અને બીજા ત્રીજા ભક્ત કરે એવી નહીં, શ્રીજી મહારાજની જ ભક્તિ. એમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચાર આવી છે, એમાં બધું આવી જાય. એ તમને ભગવાનની સમીપે, અતિશય સમીપે લઈ જાય છે. આ ચારેયને ધારણ કરે તેની મહત્તા છે ને તેનો યશ લોકમાં વધે છે. જે પુરુષ જેટલા અંશે તેનું ધારણ કરે, બધું તો કરી ના શકે, પણ જેટલા અંશે જેટલું તમે કરી શકો એટલું કરો, તો પણ ભગવાન તમારી પાસે, ભગવાન એમની પાસે ખેંચી આવે. કે મારા એકાંતિક ભક્તની બહુ મહત્તા છે. એકાંતિક બીજા સામાન્ય ભક્ત હોય એની ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચારને ધારણ કરનાર એ એકાંતિક ભક્ત છે. અને એકાંતિક ભક્તને ભગવાન છે, આ બીજું કોઈ વાલું નહીં, હવે એક ભગવાન જ રહે. ચારેને ધારણ કરનારો અતિ પરમ અને અનુપમ કહેવાય છે. ઈ લોક પરલોકમાં અચારે ઉત્તમ આભરણ છે. ઉત્તમ ભક્ત તેને અખંડ ધારણ કરી રાખે છે. ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેનું સ્થાન સૌને આ આભરણ પહેરાવવાનું છે. કારણ મોક્ષ સુધી ફળ આ એકાંતિક ધર્મમાં રહેલું છે. મોક્ષ છે ને બધું જુદું છે, અને કલ્યાણ બધી વાત જુદી છે. મોક્ષમાં સર્વોપરી એના કોઈ મોટી સ્થિતિ ના કહેવાય. એટલે મોક્ષ રૂપી ફળ આપણે ઈચ્છું. બીજું બધું આ તમે ઈચ્છા રાખો છો, ગાડી ને મોટર ને બંગલો ને એ બધું ઠીક છે, એ આ લોકમાં રહ્યા એટલે રાખવું પડે. પણ મૂળ તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઈચ્છાને ધારણ કરનાર એકાંતિક ભક્ત છે. અને ભગવાનને અતિવાલા છે, એકાંતિક ભક્ત અતિવાલા છે, બીજા ખપે નહીં. એટલે આપણે પણ અત્યારે ગમે એવું વાસના હોય બધું હોય, પણ તમારી ઈચ્છા રાખવાની કંઈ, હા, એકાંતિક ભક્ત થવું છે એ ઈચ્છા રાખવી. બીજું બધું તો ઠીક છે. અત્યારે ગમે રીતે વાસના હોય ગમેવા હોય, પણ એકાંતિક ભક્ત થવું છે એ ત્યાં ઈચ્છા રાખવી, રટણ કરવી, મારે એકાંતિક થવું છે, એકાંતિક થવું છે, એક કામમાં છે. બીજું બધું નકામું છે, એટલે કામમાં ના આવે. તમને લાગે કે આ લોકોમાં આ મોટર બંગલો આ બધું થયું, પ્રાપ્ત થયું, પણ એ કામનું નથી. એક મહારાજ અને આવો અવસર આવ્યો છે, શ્રીજી મહારાજ જાતે મળ્યા છે આપણને, તો આપણે ભગવાનને. અને આ શ્રીજી મહારાજ ભગવાન એ તો કોઈને મળ્યા નથી, કોઈને મળ્યા નથી, આપણને મળ્યા, પહેલી વાર મળ્યા છે, પહેલી વાર. નહીં તો આપણે ટલ્લા ખાત ને જન્મનો ફેરો મટત નહીં. એટલે આવી ભાજી છે, અનંત જન્મ લીધા છે, બધા જાત જાતના નખરા કર્યા છે, અને એમાં કાંઈ વર્યું નથી. અને આ ભલે આ ગમે તે સ્થિતિ હોય, પણ તમારે ઈચ્છા રાખવી કે ભગવાન ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને ધારણ કરનાર એવા આપણે થવું છે. આજે ભલે ગમે એવું હોય તે એકડો એક ગોઠવાનું, પણ તો એ ઈચ્છા રાખે, ઈચ્છા મારે એકાંતિક ભક્ત થવું જ છે, બીજી કોઈ ઈચ્છા રાખે નહીં. ભલે આજે તમે ગમે સ્થિતિ હોય, પણ ઈચ્છા રાખી. અને અને આ ભગવાન શ્રીજી મહારાજને ઘટે એવી ભક્તિ છે, બીજી કોઈ ભક્તિ અમને ગમે નહીં, બીજું બધું ન્યૂનતા છે. મોક્ષરૂપી ફળ આ એકાંતિક ધર્મમાં રહેલું છે. મોક્ષ અને કલ્યાણ બહુ જુદું છે. મોક્ષ ઇઝ અ ફાઇનલ, એના પર કોઈ વસ્તુ નથી. અને શ્રીજી મહારાજ જ આપી શકે આપણે મોક્ષ, બીજા કોઈ નહીં. અને ભગવાન અને સંત, સંત પણ ગુણાતીત છે, એ પણ આપી શકે. આ ચાર વિના, આ ચાર પાયાના ગુણ છે, પરંતુ પ્રગટ ભગવાનના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતું નથી. એક તો સંત જોઈએ, તો ભગવાન કે સંત, શ્રીજી મહારાજ એકાંતિક સંત જોઈએ, તો બધું કામ આગળ ચાલે, નહીં તો બધું અટકે, બધું અટકે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સાધન કરીને કદાપી નિર્વાસનિક થવા છે તો પણ શું પાક્યું? સાધને કહીને નિર્વાસનિક થવા છે તો શું પાક્યું? તેને કરીને શું ફળ છે? એ તો જાળવા જેવા છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે, ને તેનો શો ભાર છે? ઇત્યાદિ બહુ બળની વાત કરી. જો સ્વામી કહ્યું કે નિર્વાસનિક થવા છે તો પણ શું પાક્યું, અને તેને તું શું ફળ છે? કઈ આગળ જોઈએ ને. આ નિર્વાસનિક થયા એનું ફળ શું, એનું કરવાનું શું પછી? તો જો મહારાજે કહ્યું કે એ તો જાળવા જેવા છે, ને ભગવાન નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે, એનો તેનો શો ભાર છે? સામે ભગવાન છે અને ભગવાન બધું કરશે. અને ઓલામાં તો નિરાશનિક થયા, અમથામથા નિરાશનિક થયા અમથામ, પણ એનું ફળ શું, એને કરવાનું શું બધું? પણ સ્વામી કહું કે જે નિષ્ઠા થઈ એને ભલે વાસના હોય તો પણ તો તેની શી ફકર છે, તેનો શો ભાર છે? મુદ્દો નિષ્ઠાની વાત છે. નિષ્ઠા થઈ એને બધું થઈ ગયું. સ્વામિનારાયણે એ સ્વામી વાત કરી જે ભગવાનનો આશરો થયો છે તે જેવી તો કોઈ વાત નથી. ભગવાનનો આશરો થયો છે તે જેવી તો કોઈ વાત જ નથી. તેનો તો સરે વાત થઈ રહી છે, કાંઈ કરવું બાકી રહ્યું નથી. જો ફરીથી ભગવાનનો આશરો થયો, ભગવાન સામે ભગવાન છે એટલે બધું થશે, અને સામે કંઈ ના હોય અમથો અમથો બધું કરે તેનો કોઈ અર્થ નથી. ભગવાનનો આશરો થયો તે વાત જ નથી. તેને તો સર્વે વાત થઈ રહી છે, સર્વે વાત થઈ ગઈ છે. કાંઈ કરવું બાકી રહ્યું નથી, અને કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને શરણાગત વત્સલ છે. ને જાકો જગ મેં કોઈ નહીં તાકો તુમ હો મહારાજ, જેનું કોઈ નહીં તેના ભગવાન છે. ને ભગવાન તો ગરીબના નિવાજ કહાવા છે. ને પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવંધ કોટી, વ્રજતણી નાર વિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવું તો કોઈ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવારું થાય છે, માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું. જો ચિત્રામણના હજાર સૂર્ય હોય તો એ પ્રકાશને આપે, અને ઓલું સૂર્ય હોય એ આખા બ્રહ્માંડને અજવારું કરી મૂકે, તો પ્રગટની વાત. એટલે આપણને પ્રગટ મળ્યા છે એટલે બહુ મોટી વાત છે. એ મહારાજ સ્વામી વારે વારે ઘૂંટી ઘૂંટીને આના ઉપર લાવે છે કે તમને જે પ્રાપ્તિ થઈ છે તે વિચારો, બીજું બધું મૂકી દો, પણ જમણે જે પ્રાપ્તિ થઈ છે મહારાજ સ્વામીની એના ઉપર વિચાર કરી રાખો. જો આ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિવંદ કોટી, વ્રજતની નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. બધું જેને પ્રગટ મળ્યા એની વાત જ જુદી છે. જે સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે માટે પ્રગટનો આશરો થયો તે બળ રાખવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે તપાસીને જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય, પણ તે એના ભજાય નહીં. આપણે આખા સમયમાં બધું જ્યાં જોઈએ ત્યાં આપણે અધુ વિષયનો જોગ હોય ત્યારે ભગવાન તપાસી જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે પ્રભુ ભજાય, પણ તે એના ભજાય નહીં. તે ખાવાનું રહેવાનું આદિ સાનુગુણ હોય તો ભજાય, આપણે મળતું જાય. તો ઉપવાસ કરવાનું હોય તો કોઈ સમયમાં ના આવે, એ તો નિષ્ઠા હોય તે અવાય છે, પણ એ વિષયનો જોગ ના હોય, ખાવા પીવાનું બધું હોય નહીં, તે ગોઠે નહીં, બહુ જામે નહીં. પણ આ બધું ખાવા પીવાનું બધું હોય ત્યારે ભગવાન ભજાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી, ને આ ભજન કરાવે છે તેમાંથી જરાક પડ બે પણ નોખો પડે તેમાંથી નિર્ગુણ ભાવને પામી જાય. પ્રાપ્તિ કેટલી મોટી છે! આપણે કોઈ ભજન કરી એવા નથી અને વિષયમાંથી છૂટા પડતા જ નથી. વિષય ચારે બાજુ વિષય છે, ઉપર નીચે આજુબાજુ, અને એમાં જ લબ્ધાયા છે, એટલે એમાંથી નોખા પડતા નથી. પણ સ્વામીએ કહ્યું કે ભલે આ બધી વાત સાચી, આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી, અને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પડ બે પડ નોખો પડે તે નિર્ગુણ ભાવ પામી જાય. જો સામે પ્રાપ્તિ ગજબની છે, એટલે આ એક જરાક બળ પે પણ આ વિષયમાંથી ચારે બાજુ વિષય, પણ એમાંથી પડ બે પડ નોખો પડે તો બ્રહ્મ ભાવને પામી જાય, નિર્ગુણ ભાવને પામી જાય. એ પ્રાપ્તિ કેટલી મોટી! એટલે આપણે ભગવાનને સંત મળ્યા છે તે બહુ મોટી વાત છે. આ જીવ તો વિષયમાંથી નોખો પડતો, ને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પણ બે પણ નોખો પડે તેમાંથી નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનાવર્તમાં લંબકરણ જેવો કહે છે, પણ આ વર્તમાન પારે છે એ તો જીવ સારા હશે. આજે જેને જ્ઞાન છે અને ભલે નિયમે કરીને પણ નિયમ ધર્મ નિયમ પાળે છે એ સારા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોરે તો ભગવાન ભોગાન મોરે તો ભગવાનની મુમુક્ષુ ખોરતા, ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોરે છે. પહેલાં તો ભગવાન મુમુક્ષુને ખોરતા, અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોરે બેઠે. કેટલી મોટી આ જબરજસ્ત! પહેલાં લોકો સાધનો કરી કરીને મરી ગયા, ઊંધે માથે લટકીને, એટલે અનંત અનંત સાધન કર્યા છે, પણ તોય પત્તો પડ્યો નથી, 84ના ફેરા મટ્યા નથી, માયાના ગર્ભમાંથી બહાર નીકળ્યા નથી. અને આ તો સ્વામીએ કહ્યું કે મોર તો ભગવાન, ને આજ તો ભગવાન મુક્ષુને ખોરે છે. આજે કેટલી કેવા ભગવાન તમારે ખોરે બેઠા છે, કેટલી મોટી વાત છે! જે અતિ અતિ દુર્લભ એવા ભગવાન આપણને શોધે છે, આપણને આપણને બધું માયા પર કરવા માટે તત્પર થયા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. એક બ્રહ્માંડ જેટલું ના કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલું પણ ના કહેવાય. આ તો બ્રહ્માંડોની વાત છે. આજે કેટલો મોટો લાભ, ખાલી ગુજરાત પૂરતું નહીં, મુંબઈ પૂરતું નહીં, દિલ્હી, વિશ્વ, આખા બ્રહ્માંડ. ભગવાન ભજીએ છે તો તે બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલું ના કહેવાય અને 100 બ્રહ્માંડ જેટલું પણ ના કહેવાય. એટલે ભગવાન ભજવાનું ચાલુ રાખો. ભગવાનની સમજ હોય, ભગવાન શું છે, ભગવાનનો ફાયદો શું છે, ભગવાનને આપણે કેવા માન્યા છે, એ રીતે હોય તો આ ફાયદો થાય. તો મારા એવું એવું એવું ભજન કરીએ તો આખા બ્રહ્માંડનું અને 100 બ્રહ્માંડનું પણ તોલે ના આવે એવું ભજન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. અમારા ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં, ને આ દર્શન થાય છે તે તો બહુ જન્મને પુણ્ય થાય છે, નીકળ દર્શન થાય નહીં. ને આ તો જેમ જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાવ, ને ગાંડા નથી થવા તો તે તો ભગવાનની ઈચ્છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્યારે તેનું મહાત્મા ના જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે. ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય, ને આ યોગ ના થાય તેનું તો જીવમાં દુઃખ થાય, ને આ યોગ નહીં થાય તેને તો પછી પછી રોવું પડશે. અમે ભાદરા હતા યોગી બાપા, અમે બધા નદીમાં નાવા પડ્યા અને દૂર દૂર ગયા. પછી બહાર નીકળ્યા તો યોગી બાપે કહ્યું કે સ્મૃતિ કરીને નાયા થાય તે ના બા, અમે તો આમ થમ થ નાયા હતા, બધા નાય છે. સ્વામી કે લોહીમાં નાયા, લોહીમાં જે એટલે આ સ્મૃતિ ભારે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામત મધ્યનું 13મું તેજનું સંવત 1878ના શ્રાવણવદી અમાવસ્યાના દિવસ જો છે વચનામત તેજનું અને અમાવસ અને અંધારું, ટોટલ અંધારું, એમાં મારા તેજ કાઢે છે. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા, ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદારી ભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભોજ ઊંચા ઉપાડીને સર્વેને છાણા રાખ્યા, એટલે રડતા હતા. પણ મહારાજના વખતની આ ભાષા છે, એ ભાષા એટલે અત્યારે જુદું લાગે, પણ મહારાજના વખતના આ ભાષા વપરાતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભોજ ઊંચા ઉપાડીને સર્વેને છાણા રાખ્યા, ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ ગાઈને બેઠા હોવા જે સંતે પ્રત્યે શ્રીજીમાં એમ બોલતા હોવા જે હે સંતો, એટલે માં કેટલું વાલ હૃદયમાં, એટલે એવી રીતે મહારાજ સંબોધન કરે છે. હે સંતો, જે મોટેરા મોટેરા હો, આપણે આગે ફ્રન્ટ લાઈનમાં બેસે એટલે મોટેરા એવું નથી, મારાની વ્યાખ્યા જુદી છે. ભલે ગમે ત્યાં બેઠા હોય ના નથી, પણ મોટેરાની વ્યાખ્યા મહારાજ કરે છે. એટલે પહેલાં તો મહારાજ કહે, મોટેરા મોટેરા સંતો હો, મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. મોટેરા હોય પણ વાતમાં ના સમજતા હોય કંઈ, એટલે લોચાલાપસી હોય. તો મહારાજ કહે કે મોટેરા હોય ને વાતમાં સમજતા એ આગળ બેસો, કેમ કે મારે એની પાછળ બધું ધ્યાન ખેંચવું છે. મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. મોટેરા તો છે, વાતમાં સમજતા છે, અને તોય મહારાજ એક બાજુ લઈને મહારાજ વાત, અને આ વાત ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત દઈને નતા સાંભળતા બધા, પણ મહારાજ વાત કેવી છે કે એકાગ્ર બધા બરાબર આંખમાં આંખ પરોવીને એ રીતે સાંભળવાનું છે. એ મોટેરા મોટેરા વાતમાં સમજતા તે આગળ બેસવું. ને આ એક વાત કરું છું તે સરચિત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે પછી, અને મારે આ જે વાત કરી છે તે કાંઈ દંભે કંઈ નથી કરી, તથા મારે કંઈ નથી કરી, તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી. આ મહારાજ કઈ સાલ 78ની સાલમાં મહારાજ સત્સંગમાં પગ મૂક્યો, 56ની સાલમાં, 56, 66 અને એટલે 22 વર્ષ પછી મહારાજ વાત કરે છે. હજુ મારને આ વાત કરવી પડે છે, હજુ મારાને આ વાત કરવી પડે છે. કોઈ દંભે કંઈ વસન નથી કરતો, એ દંભે કંઈ તો કેટલો નીચ કોટીનો હોય એને માટે વપરાય, અને આ તો ભગવાન છે, પણ તો એ રીતે વાત કરે છે. આ વાત કરું છું તે દંભે કંઈ નથી કરવું, દંભે કંઈ નથી કરવું, તથા માને કંઈ નથી કરવું. હવે ભગવાન ક્યાં માને? અને અત્યારે 22 વર્ષ થયા સત્સંગ, બધે મારા છતરાય થઈ ગયા હતા, ભગવાન છે ભગવાન છે ભગવાન છે. તો એવી રીતે થયું તોય આ મહારાજ કઈ રીતે વાત કરે? એટલે દંભ નથી જ એ સાબિત થાય છે. અને આ જે મારે વાત કરી છે તે કાંઈ દંભે કંઈ નથી કરી, તથા માને કંઈ નથી કરી, તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી. કે આ હું વાત કરું એટલે મોટો ગણાવ એ એ રીતે નથી કરી. મારે સીધે સીધી વાત કરી છે. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, આટલા માટે મહારાજ વાત કરવા માગે છે. બીજો કોઈ હેતુ નથી. આ દંભે કહીને માને કરીને મોટા ફૂફોના વધારા મોટા વધારા સર એ કોઈ આશય નથી. પણ આ વાત કોઈને સમજાઈ જાય, સંતો હરિભક્તો આ વાત કોઈને સમજાઈ જાય તેના જીવનું અતિ રૂડું થાય, એટલા માટે મહારાજ વાત કરે છે. આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો જેમના તેના જીવનું અતિ રૂડું થાય, રૂડું નહીં અતિ રૂડું થાય. એટલા માટે મહારાજ બધાને સાવધાન એકાગ્ર ચિત્તને સાંભળવાની વાત કરી. એટલે આ બહુ અગત્યની છે. અને મહારાજના સ્વરૂપ ઉપર જાય છે કે મહારાજ કેવી રીતે, મહારાજ કોણ છે કેવા છે એ બધી વાત જાય છે, શ્રીજી મહારાજ ઉપર જાય છે. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે, હવે તો ઘણા એરોપ્લેન ડીઠું હોય પણ બેઠા ના હોય અંદર, તો મહારાજ કહે કે આ મારી ડિટેલ છે ને મારા અનુભવ કંઈ મેં પણ મેં સિદ્ધ કરી છે, એટલે બેઠો છું, ખાલી ખાલી જોયેલું નથી, પ્લેનમાં બેઠો છું અને મુસાફરી કરી છે, ગામે ગામ શહેર મોટા મોટા શહેરમાં ફર્યા છે, એટલે એવી રીતે મહારાજ કહે કે આ વાત સિદ્ધ કરી છે. આ જે વાત મારી ડિટેલ છે ને મારા અનુભવ કહીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્ર પણ મળતી આવે છે. અને એટલું નહીં, બીજા બધા શાસ્ત્રો જે સત્શાસ્ત્ર, સત્શાસ્ત્ર બધે વાત મળતી આવે છે. કોઈ પણ શાસ્ત્ર પૂછો, રામાયણ, મહાભારત, ગીતા અને આ શાસ્ત્રો બધા બધામાં વાત મળતી આવે છે. ખાલી મેં વાત સિદ્ધ કરી છે એટલે એટલા પૂરતું નહીં, બધાને અનુભવ થાય એવું છે. જેમાં હું વાત કરું છું જે રીતે વર્તશે તો એને પણ અનુભવ થશે, એ રીતે મહારાજ વાત કરે છે. અને ત્યાં વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ, સભામાં કર્યા જેવી નથી તો કરીએ છીએ, કે આ સ્પેશિયલ ક્લાસ છે એટલે મહારાજ પોતાના સ્વરૂપની વાત કરવા માગે છે, એટલે અમારા જ વાત ચોખ્ખી વાત કરે છે જેમ છે એમ છે. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, હવે આપણે સરખાવું, મહારાજ જે વાત કરે છે અને આપણે ક્યાં છીએ ને કેવા છીએ. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિશે જે અતિ રૂઢો શબ્દ તથા અતિ રૂઢો સ્પર્શ તથા અતિ રૂઢો ગંધ તથા અતિ રૂઢો રસ તથા અતિ રૂઢો રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા મનને બાંધવાની છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. આવું વર્તાય છે આપણે, આપણે તો ફાંફા મારીએ છીએ, અતિ રૂઢો શબ્દ ને અતિ રૂઢો સ્પર્શ ને અતિ રૂઢો રૂપ ને બધું, એ બધા ફાંફા મારીએ છીએ, જોવા કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ વાત કરે છે કે એના અમે મારું મન એમાં બંધાવ ઈચ્છું તોય બંધાતું નથી અને અતિશય ઉદાસ વર્તે છે. ત્યારે બંધાતું નથી તો સમજ્યા, પણ અતિશય ઉદાસ વર્તે છે આટલા રૂડા શબ્દ જે આખી દુનિયા બ્રહ્માંડોમાં બધા વિષયમાં રસ છે અને વિષયમાં રસ છે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. પણ મારા કે આ બાજુ બધા બધું સર્વોપરી છે, બધું રૂઢ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પણ તમે મારે જે અમારું તો મન એમાં બંધાતું નથી એ તો વાત ઠીક, પણ એમાં અતિશય ઉદાસ વર્તે છે. આપણે સારું સારું ખાવાનું હોય એમાં ઉદાસીનતા આવે, સારું સારું ગાડી હોય આ હોય તે હોય, પ્લેનમાં બેસે ઉદાસીન આવે. જો આપણે આ સમજવાની વાત છે કે ક્યાં મહારાજ અને ક્યાં આપણે, ક્યાં આપણે. તો મહારાજે કેવી દયા કરી છે, આપણે હવે ગંદકીમાં કાદોમાં એમાંથી ઉપાડીને આપણને શુદ્ધ કરવા માગે છે, ભ્રમરૂપ કરવા માગે છે, ભગવાન એમના જેવું સુખ આપવા માગે છે, એ રીતે આ વાત કરે છે. તથા રાજા તથા રંક તે પણ સંવર્તે છે. રાજા કોણ, રંક કોણ, કારણ કે મારે આત્માની દ્રષ્ટિએ જુએ છે, એટલે આ લોકમાં દેહભાવ હોય અને બધું રાજા ને રંક ને આ ને તે બધું હોય, મોટપ જાત જાતની મોટપ, બધી બધી ખોટી હોય પણ જાત જાતની મોટપ, એ બધું માની લીધું છે. હવે જે અને ત્રિલોકીનું રાજ કરું તો ઠીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે. અને હાથીને હોદે બેસું તથા પગ પડા ચાલું તે પણ સંવર્તે છે. એકવાર હાથીમાં ઉપર બેસે, પછી બીજો બેસે ગધેડા ઉપર, કે બીજા બધા પ્રાણી ઉપર બેસે તો એની લાજ જાય એવું પોતે ગણે, તો મહારાજ કે મારે કંઈ નથી, આત્મા છું, આત્માને આત્મા રૂપે વર્તે છે, અને શુદ્ધ આત્મા રૂપે, શુદ્ધ બીજી આત્મા રૂપે વર્તે છે આપણે, પણ સારું અપમાનને લાગી જાય અને જે રૂડો સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાં એમાં ઉદાસીનતા તો વર્તે જ નહીં. તો મહારાજે આ વાત કરી છે કે મહારાજ કેટલા શુદ્ધ છે કેટલા. પણ હવે મારે પહેલાં જે વાત કરું, હું માલે કંઈ નથી કરતો, દંભે કંઈ નથી કરતો, હવે ક્યાં મહારાજ અને ક્યાં આપણે. અને તો મારે એટલી બધી દયા કરીને આપણને કાદવમાંથી બહાર કાઢીને અને પોતા જેવા કરવા માગે છે, એટલું બધું. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સંવર્તે છે. હવે સારી રીતે શણગારીને તો નીકળ્યા હોય બહાર આમ, અને પછી કોઈ ધૂળ નાખે તો કેવું લાગે. તો આપણે સારા સારા કપડાં પહેર્યા હોય અને બહાર નીકળીએ અને કોઈ ધૂળ નાખે તો કેવું લાગે, છઠ્ઠીનો દેખાડી દે આપણે. તો જો શ્રીજી મહારાજ ક્યાં છે ને આપણે ક્યાં છીએ એ સ્પષ્ટ દેખાય છે. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સંવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સંવર્તે છે. જો આપણે બધા બેઠા છીએ બધા થાય, એટલે તમને ઉપાડીને પાંચમી લાઇનમાં મૂકે ને પાંચમી લાઇનવાળાને તમારી આગળ મૂકે તો શું થાય. અરે ત્રીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળે. તો જો સંતો હરિ બદલાની વાત છે, અમે ત્યાંથી અહીંયા આવ્યા છે, એટલે બધું સ્વભાવ તો લઈને આવ્યા છે, સ્વભાવ મૂકીને આવ્યા નથી, એટલે બધા સ્વભાવયુક્ત વર્તીએ. તો એવું બધું થવાનું છે. તો સાધુ સંતો માર્ગે ચાલ્યા છે, સારા માર્ગે ચાલે છે, અંતે સારું ફળ આવશે, એટલું બધું, એટલું બધું છે. પણ અત્યારે તો આપણી આવી સ્થિતિ જોઈએ તો સાવ કંગાલ, સાવ કંગાલ રીતે વર્તી છે આપણે. પણ તોય મહારાજની દયા છે, મહારાજ સંતોને વાત કરે છે એ પણ દયા છે. એ તો આવી વાત પોતાના સ્વરૂપની વાત કોણ કરે, ક્યારે કરે. આપણે તો કોઈ એક એક એક એક કડીઓ એકડા એક એકડી ચોપડીમાં હોય અને એને FRCS ડૉક્ટર બનાવવા છે એ વિચાર આવે તમે. પણ મારા એ વાત કરે છે, એટલે એટલે આ પણ બધા સંવર્તે છે, એટલે કોઈ નાના મોટાની વાત નથી. બધાને આત્મા સમ જોવે છે મહારાજ, અને એ રીતે જેનો આત્મા બળવાન હોય એને આગળ લે, અને બીજા નાના હોય એને પણ આગળ લે. તો એ સમદૃષ્ટિ જ છે. તથા સોનું રૂપો હીરો તથા કચરો એ બે સંવર્તે છે. હવે તો હીરો એટલે સોનું હોય, ચાંદી હોય અને બીજા બધા ઘરેણા હોય, હીરા મહારિક મોતી એટલે અને કચરો સૌ વર્તે છે, કેવી મોટી વાત છે. એટલે આપણે વિવેકથી બધું કરીએ આમ, પણ ખરી રીતે તો અંતરમાં જેવું છે એવું આપણને દેખાય કે આ તો હીરો છે, આ કચરો છે, પણ મારા જ બધી સંવર્તે છે. જેને આત્મદ્રષ્ટિ હોય એની વાત છે, એને બધું આ બધું તમારી મોટપ તમારી ઘરે, મહારાજને ખપે નહીં આ બધી મોટપ. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાએ હરિભક્ત સરખા જણાય છે. એટલે કલ્યાણની દૃષ્ટિએ મારે કલ્યાણ કરવું હોય એટલે એ તો ભેદ પાડવાનું જરૂર નથી. એટલે મહારાજે એ આપણને શીખવાડ્યું છે અને આપણને જાણવાનું કે કલ્યાણ માટે જેને કલ્યાણ જોઈતું હોય એના માટે મહારાજ એ બધા સરખા, બધાનું હિત છે, બધા આગળ આવે એ રીતે મારની વૃત્તિ છે. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો, અતિ તીવ્ર વૈરાગ વર્તે છે પણ એની ખખાર એ એમાં રાસ્તા જ નથી, એ દેહ ભાવ કહેવાય બધું. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોણની વાંસળી તેણે બાંધી હોય, પહેલાં લોકો અહીંયા બાંધતા રૂપિયો બધું જણસ બધું હોય અને પટ્ટી અને પછી પેટ ઉપર બાંધતા, એટલે રક્ષક થાય, રક્ષા થાય એના માટે એ રીતે કરતા. પણ એને એનો ભાર જણાય પણ મારે કરતા એટલો એટલો ભારે જણાતો નથી. જેમ કોઈક માથે પાણો પાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોણની વાંસળી તેણે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. એટલે મને તો આ ત્યાગ વૈરાગને બધું છે પણ એને એનો કોઈ ભાર જણાતો નથી. એટલે કેટલી હાઇટ ઉપર છે મારા, કેટલા જબરદસ્ત. આપણે આ જોઈએ તો આપણે તો ક્યારે આ બધું થશે એમ મનમાં થાય. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, હું ધર્મ પાળક છું બધું છું એનો પણ ભાર નથી જણાતો. એ છે ખરું, ધર્મ તો અતિ વાલું છે અને આપણને પણ કહે છે, પણ તોય મારા ગયા એનો ભાર નથી જણાતો. એમને તો એક ભગવાન માટે જ, ભગવાન વિશે જ પ્રીતિ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. એટલે હું બ્રહ્મ છું એટલે કોઈ જાતનો તમારે દેહનો સંબંધ હોય, આપે આ બધા દેહનો ભાવ છે, બધા આ બધા દેહનો ભાવ એ શુદ્ધ આત્મા રૂપે વર્તે છે. એને મારા કે અને એકાંતિક ભક્તો પણ છે એને એને પણ આવું વર્તાય છે. એકાંતિક ભક્તો છે, મારે જે કહ્યું કે એકાંતિકના મતે આ આનંદકોટી બ્રહ્માંડનું વિષય સુખ એ વિષ્ટા અને તેની વિષ્ટા અને તેની વિષ્ટા, એટલે એકાંતિકના ભાવે વર્તે છે. જે એકાંતિક સંત હોય ભક્તો હોય એને વિશે પણ આટલું બધું છે તો ભગવાનને તો ક્યાં વાત થાય એમ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો ભાર નથી એમ. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું અને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને આ જે યોગી બાપા પાસે ઘણી બધું આપતી પ્રમુખ સાહેબ ભાઈને વખાણે કે ઓહો આવું તો બ્રહ્માંડમાં દીઠું નથી એવું કહે કે મારા યોગીઓમાં રાજકોટ હતા ને તો પેલા દહીં વાડકામાં ઠારે એક એક ચોસલો નીકળે તો મારા કહ્યું ઓહો આખા હોલ હિન્દુસ્તાનમાં આવું દહીં મળે નહીં. હવે ચાખ્યા વગર ચાખ્યા હોય તો બધા બનાવે ચાખ્યા વગર કે હોલ આખા હિન્દુસ્તાનમાં આવું દહીં મળે નહીં તો મહારાજે પણ એમની લાઈનનું જ છે. એટલે મહારાજે કહ્યું કે ઉપર ઉપરથી કોઈ વસ્તુને વખાણું છું એ કુવખાણું છું ઉપર ઉપરથી મારા અંતરમાં કાંઈ વસ્તુ આવી કોઈ વસ્તુ નથી. અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થને સન્મુખ રહે છે. જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી પાછી ફરી આવે છે.

મૂકી દેતા ધબ લઈને. પડી જાય અને જેમ કોઈક પુરુષ સૂજે એટલું બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય તે શેકેલા ચણા પણ તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ મંચાવે તેમ વિષય સન્મુખ બળાત્કાર કરીને વૃત્તિને જોડીએ છીએ ત્યારે માંડ માંડ જોડાય. એટલે મહારાજ કહે કે વિષય માંડ માંડ આ સત્સંગ સમુદાય છે એને બધાને ન્યાય આપવા માટે મારે કંઈક નાના હોય મોટા હોય જે બધે એને બધે એ રીતે મહારાજ વર્તે છે. પણ અંતરમાં મહારાજ તો કાંઈ આવી વાત નથી. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય હૃદયને હૃદયને વિશે આકાશ છે તેને વિશે વર્તે છે. પછી મારી છેલ્લી વાત કે આ બધાનું કારણ શું છે? આ બધું જે હું કરું છું વખાણું છું અને જેમ પથ્થરો ફગાવી જ્યાં હાથના જોડે કહીને ઉપર જાય પછી નીચે આવી જાય અને પૂછલેલ ઢોરની વાત કરી. પૂછલેલ ઢોર એને જાળી રાખો તો રે પણ જરા જોર ઢીલું પડે ધબ ધન પડે તે બધું બધાનું કારણ શું છે? મારે ટૂંકમાં કહે કે હૃદયને વિશે જે આકાશ છે ત્યાંથી આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તે દેખાય ત્યાં મહારાજ કે મારી વૃત્તિ ત્યાં ઠરે છે. બીજું બધું એનું કારણ આ બધાનું કારણ જે છે એનું કારણ આ જ છે. આટલું કે હૃદયને હૃદય આકાશને વિશે આ તે જ છે ત્યાં જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. પછી કાલે આગળ કાલે વાત કરશું. સહજાનંદ સ્વામી મહારાજની

0: સ્વામી બાપા, અમને જ્યારે સત્સંગ થયો ત્યારે કથા વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવતી શરૂઆતમાં, પરંતુ ઘણા વખતથી આ કથા સાંભળીએ છીએ તો બધું એકનું એક લાગે છે, એટલે સભામાં જવાનો કંટાળો અને આળસ આવે છે અને ઘણીવાર ઊંઘ પણ આવી જાય છે. તો એના જ લીધે રવિ સભા અને પરાસભામાં જવાની ઈચ્છા થતી નથી, તો શું કરવું એનું માર્ગદર્શન આપશો સ્વામી?
1: તમને રોજ ખાવાનો કંટાળો આવે છે, એનું એ જ છે. દાળ ભાત રોટલી શાક નવું કાંઈ હોતું નથી. અને પણ તોય વાસે વાસે આપણે લાવ લાવ લાવ પાટલો તોડી નાખીએ એવી ભૂખ લાગે. અને ગમે એવું હોય તોય આપણે તો જે એનો મહિમા સમજાવે છે ખાવાનું, કે ખાધા વિના ચાલશે જ નહીં. એટલે જો એકાદશી હોય, નિર્જરા એકાદશી, તો બીજે દિવસે કેવી તડપ લાગે છે ખાવાની. એનું એ જ છે, નવું કાંઈ નથી. પણ જે દસમે ખાધું હતું એ બારથી જ ખાવાનું છે, પણ તોય ફેર પડે છે. તો એવી રીતે મહિમા સમજાય બીજી ત્રીજી રીતે, તો એનાથી આપણને પ્રેરણા મળે અને આપણને આપણે આ ખાઈ શકીએ. નોટો રોજ ગણો છો વધી.

0: અને કટાયેલી જૂની, મેં તો એક જગ્યાએ જોયું બે કટકા થઈ ગયેલા સોની નોટ, પણ તોય મેં કહ્યું આ કેમ રાખો છો, ફેંકી દો ને. તો કહે કે સ્વામી આ બે કટકા છે ને તોય 50-60 રૂપિયા તો આવશે જ, કેટલો મહિમા છે. એટલે પૈસાનું પણ જર્જરી થઈ ગયું હોય, બધું કાંઈ દેખાય નહીં, એ નોટો બધું કેવી થઈ ગયું, પણ તોય આપણે સંગી રાખીએ છીએ. એટલે આવો રીતે મહિમા સમજાય આધ્યાત્મિક માર્ગે, કે આ જો આપણે સંવાદમાં વાત કરીએ હવાની કેટલી જરૂર છે, એમાં બધું આવી ગયું હવાની. એટલે આપણે અને યોગી બાપાએ કહ્યું છે રવિસભા 25,000 રૂપિયા નફો જતો કરીને રવિસભા ભરવી. તો રવિસભા તે વખતે 25,000, આજે તો 2,50,000 થાય, તો 2,50,000નો વકરો કોને થતો હશે કલાકમાં. પણ તોય મારા યોગી બાપાએ કહ્યું કે આ બધું જતું કરીને રવિયાની સભા ભરવી. એમના મનમાં જે ચિત્ર છે યોગી બાપાના મનમાં, એ કેટલો લાભ થાય છે. આ તો 25,000 આપણા મનમાં સમાય એટલે, પણ યોગીઓના મનમાં તો કરોડો અબજો રૂપિયાનો નફો થતો હોય એવું લાગે. પણ આપણને મનમાં 25,000 બહુ કહેવાય આપણને, પણ તોય એટલેથી આપણે સંતોષ માનીએ. તો જો આપણે 25,000નો નફો જતો કરીને, એટલી અગત્યની વાત છે, એ રવિસભા પરાસભામાં ખૂબ લાભ થાય છે.
1: સ્વામી બાપા, અમે ઘણી વખત જોયું છે કે આપની તબિયત નાદુરસ્ત હોય તેમ છતાં આપ કથાવાર્તા કરવા અને સાંભળવાનો આગ્રહ રાખો છો. ગમે તેવા કઠણ સંજોગોમાં આપે ક્યારેય કથાવાર્તાને ગૌણ કરી નથી, તો અમારા જીવનમાં પણ આવો કથાવાર્તાનો ઈશક અને આગ્રહ રહે તે માટે અમારે શું કરવું જોઈએ?
0: આ સાચું છે એવું મનાવવું જોઈએ. આ પ્રાપ્તિ સાચી છે, મારાના વચન સાચા છે, ધર્મ નિયમ સાચા છે, એ ધડપણે આપણે મનાવવું જોઈએ, તો આ બધું આ લેખે લાગશે. અને તમે કંઈક જે વસ્તુ સાચી છે આ દેખાય છે, એમાં પણ પ્રતીતિ આવે છે, તો આ વિશ્વાસે વહાણ રીતે વહાણ ચાલે, એવું દ્રઢ વિશ્વાસ ભગવાનમાં. સાચા છે, ભગવાન સાચા છે, પ્રાપ્તિ સાચી છે, જે આપણને મળ્યું છે એ બધું સાચું જ છે, એવું દ્રઢ એકવાર વિશ્વાસ થઈ જાય, પછી ગાડી ઉપડે, પછી બધી આપણે નોટો ગણતા હોઈએ દેખાતી હોય. તો એમાં આપણે હમણાં વાત કરી, જૂની હોય નોટ હોય, ગમે કટાઈ ગયેલી હોય, એના બે કટકા થઈ ગયા હોય, તો આપણે એની કેટલી દરકાર રાખીએ છીએ. તો જે એવો વિશ્વાસ આપણને આવે કે આ ભગવાન સાચા છે, એ ધડ પણ મનાવવું જોઈએ, તો પછી જો સાચી વસ્તુ હોય તો એમાં મન જાય જ. જો આપણને ડગુમગું હોય, જરાક પણ શંકા કુશંકા હોય, તો કામ ના થાય દ્રઢપણે. અને ભગવાન શ્રીજી મહારાજ પોતે આવ્યા છે પૃથ્વી પર અને લીલા ચરિત્ર કર્યા છે, બધા હજારો લાખો હરિભક્તો જે એકાંતિક પદવી પામ્યા છે, એ બધાને જોઈ લો, એની મસ્તી, એનું જ્ઞાન, સાવ રંખ હોય. ઓલા દુબળી ભટ્ટને 13 દોકડા હતા, એક એક છેડે એક એક દોકડો બાંધેલું, પણ તો એની કેફ કેટલો બધો હતો. અને તો જે વસ્તુ સાચી મનાય એ મુદ્દો છે, ધડપણે જે કોઈ પણ સાચી વસ્તુ હોય મનાય. જો આપે ચમકદાર હોય એ આપણને છિપ્પર હોય પણ તોય રૂપિયો લાગે તો આપણે તડપ મારીએ એમ. એ ખોટું છે, ભાર થાય છે તોય આપણને કેટલો લાભ થાય છે. તો આપણે આ સાચી વસ્તુ છે એવું દ્રઢપણે મનાય તો જીવન પલટું થઈ જાય. હજારો હરિભક્તો એકાંતિક સિદ્ધિને પામ્યા છે મારાના, અને આજે પણ છે. તો એમાંથી જો સાચી વસ્તુ મને એટલું જ છે.
2: સ્વામી બાપા, કથા વાર્તા સાંભળવાની અગત્યતા તો આપણે સમજાય છે, પણ અત્યારે ફેસબુક, વોટ્સઅપ એ બધા સોશિયલ મીડિયા દ્વારા કથા વાર્તા સંભળાવવામાં આવે છે, અને ઘરે અને ગાડીમાં પણ ઓડિયો સીડી દ્વારા કથા વાર્તા અમે સાંભળી લઈએ છીએ. તો બાપા, રવિ સભા કે પરાસભામાં ન જવાય તો ના ચાલે?
0: સહેલું પડે, ઘરે બેઠા બધું કામ થાય, પણ ના ચાલે. આપણે જે સિનેમા જોવાનું હોય જોવું જ પડે, કલ્પના કરે ના ચાલે. અને બીજી ઘણી બધી બાબતો છે એમાં હાજરી આપવી પડે તો જ કામ થાય. તેમ કથા વાર્તા બધા ભક્તો, એકાંતિક ભક્તો, શ્રીજી મારે એવું કે આ બધા સંતો હરિભક્તો દિવ્ય છે, તો એમના દર્શને માટે આપણે અઠવાડિયે પણ એકવાર જે દર્શન કરીએ તો આપણે તૃપ્તિ થાય. મહિમા હોય તો તૃપ્તિ થાય, આનંદ આવે. એવો હોય સગાવાલાને મળીએ છીએ તો આનંદ આવે, મિત્રો હોય તો કોઈ કામમાં ના આવે એવા હોય તો આપણને કેટલો બળ રહે છે. તો આ ખરેખર જો મહિમા સમજાયો હોય, આ દિવ્ય છે, આ બધી વાત છે, તો આનંદ આનંદ થાય.
3: હે સ્વામી બાપા, અમે આપના જીવનમાં જોયું છે કોઈ સંત કથા કરતા હોય, કોઈ કાર્યકર કથા કરતા હોય, કે કોઈ નાનું બાળક પણ કથા કરતું હોય તો આપ ખૂબ જ અગ્રતાથી અને મહિમાથી તમે તેમને સાંભળો છો. પણ અમે પરાસભામાં જઈએ અને કોઈ કાર્યકર કથા કરતો હોય તો તેના સ્વભાવ સમક્ષ નજર જાય છે, તેથી તેની સભા, તેની કથા સાંભળવાનું મન થતું નથી. તો અમે કેવો વિચાર કરીએ કે જેથી આવું ન થાય?
0: એવું જ થાય છે. આ સ્વભાવ સામે જોઈએ એટલે કોડીને એની કિંમત ના થાય, અને એની ઉપરથી અવગુણમાં પડી જઈએ કે આવો છે, નામ છે, તેમ છે, અને કથા કરે છે, મોટી મોટી વાત કરે છે, એવું થાય. પણ એ સ્વભાવ સામે જોવા નથી. શ્રીજી મહારાજે કહ્યું કે હરિભક્તો સંતો બધા દિવ્ય છે, અને જે સમજણવાળા છે પણ એના એના સ્વભાવ કાંઈ જોવાની, પણ એને ગુણગાન ગાવાના અને બીજાને પણ આ ગુણગાન ગાવાના, એમાં અમારે અતિશય રાજીપો છે. શ્રીજીભાઈ તો રાજીપો હોય, રાજીપાની કિંમત હોય. જો આપણે આ તમે કામ, ક્રોધ, લોભ બધું એ આપણે માનીએ 25 રૂપિયા 100 રૂપિયા માનીએ, પણ જે આ સમજણ, જે આ હરિભક્તોની સમજણ, એમાં તો 2,500 રૂપિયાની કમાણી છે. તો આ જે ફેર જણાય તો ઓલા તો વોટ્સઅપ વોટ્સઅપ તો બધું કચરો જ છે. આમ જોવા આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ કચરો છે. પણ એટલે આપણે આમાં પડે તો થોડે ધીમે ધીમે આગળ વધતી જાય. 2 વર્ષે 5 વર્ષે સમજણ આવે પછી એને દળતા થાય, પણ ત્યાં સુધી તો ચાલે રાખે, એટલે આપણે બીજા બધામાં રસ પડે છે. એનું કારણ આ છે, સમજણ. સમજણ અલૌકિક છે. સમજણની વાત, સમજણમાં બધું આવી જાય. જેને સમજણ આવી એને બધું જ આવી જાય.
4: હે સ્વામી બાપા, અમે રવિસભામાં તો નિયમિત જઈએ છીએ, પણ પરાસભામાં જવાનું ગમતું નથી. તો બાપા, અમે પરાસભામાં ન જઈએ તો ચાલે ને બાપા?
0: પરાસભામાં એમાં જે રવિસભામાં પીરસાય છે એ જ પીરસાય છે. તો અમે આવી આવી રીતે સમજીએ રવિ પરાસભામાં જવાય જ. કેમ ને કે રવિસભામાં જુદું, પરાસભામાં જુદું એવું હોતું જ નથી. બધું એક ને એક મહારાજ સ્વામીના મહિમા જ, એની જ વાતો હોય, એને એને લગતું બધું થાય છે. તો પરાસભામાં કેમ ના જઈએ? લાભ મળતો હોય, રવિસભાનો લાભ જો આપણને સમજાયો હોય તો પરાસભામાં અવશ્ય જવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે અનેક વાર કહેલું છે કે, અને આપણી ફરજ પણ છે કે, જે સ્થિતિમાં તમને રાખ્યા હોય એ સ્થિતિમાં ભજન ભક્તિ કરી લઈ. તમે લખપતિ હોય, કરોડપતિ હોય, અબજપતિ હોય, કે પગમાં જોડા ના હોય, એ ગમે એ સ્થિતિમાં તો આપણે ભગવાનનું ભજન કરીએ. કે આવો અવસર આવ્યો નથી. બીજું બધું જ મળે તમને, બધું જ, પણ સત્પુરુષ ના મળે એટલે કોઈ અર્થ નથી. તો કોઈ કથા કાંઈ અર્થ નહીં. મહારાજે ના પાડી અને સત્પુરુષથી પ્રાપ્તિ થઈ ત્યારે ભગવાનનું સાક્ષાત દર્શન થયા અને સત્પુરુષનો મહિમા સમજવાનું એ જ સાધન છે. અને બધું આપણને થયું છે. તો અને એક મહારાજે છેવટે એક જ વાત ઉપર આવ્યા કે સત્પુરુષ મળે એટલે બધું થઈ ગયું, મોક્ષ પણ થઈ ગયું. એટલે આપણે કંઈ વિશેષ કરવાનું નથી, સત્પુરુષમાં હિત કરવાનું. બધા શાસ્ત્રો બધા હમણાં બધી વાત કરી, એ કરવાનું છે. કેમ કે એ ભગવાનના ધારક સંત છે, યોગીઓ પ્રમુખ સાહેબ મહારાજ ભગવાનના ધારક સંત છે. એટલે ભગવાનના વતી જ એ પૃથ્વી ઉપર આવે છે, વિચરે છે. એટલે આપણે ટૂંકમાં જે સ્થિતિમાં આપણને રાખ્યા છે, ગરીબ હો, અમીર હો, બધા, પણ મુદ્દો ભગવાનનું ભજન, આવો અવસર મળ્યો નહીં. અને જે આપણે બધા પરચાની ઈચ્છા હોય છે, ચમત્કારની ઈચ્છા હોય બધાને, બધાને, પણ મહારાજે કહ્યું કે જે સ્થિતિમાં આપણે રાખ્યા એ સ્થિતિમાં ભગવાન ભજી લ્યો. એમ કે એનું કારણ છે કે બધી સામર્થ્ય હોય અને તમે જીરવતા ના આવડે એટલે બધું બગાડ થાય, તમને બધું ઘણું બધું બગડે. અને આપણે જો મોટા મોટા અને બધાને એવું થયું છે, સામર્થ્ય હતી પણ જીરવાની તેવડ નથી, તો બધું બગાડો થયો. એટલે આપણે જે સ્થિતિમાં ભગવાન રાખ્યા છે એ સ્થિતિમાં, એ સ્થિતિ પરમ સ્થિતિ આપણે માનીને એમાં જ રહીને ભગવાનનું ભજન કરો. મુદ્દો તો ભગવાનનું ભજન, ભગવાન તરફ આપણે વૃત્તિ રહે એ જ કરવાનું છે. અને એમાં બધું આપણે ઐશ્વર્ય પ્રતાપ આખી દુનિયાનો રાજ, બ્રહ્માંડનું રાજ મળે, પણ તોય જે આપણી સ્થિતિમાં રહીને ભજન ભર્યું એ મુદ્દો છે. કેમ કે ભગવાનનું ભજન કરો. એ બધા ઘણા બધું બગાડ થયું આપણે. તમે આપણે બાળક હોય કે 10 કિલો માંડ ઉપાડી શકતો હોય અને એને 10 માણ વિચાર કરી ઉપાડ, ક્યાંથી ઉપાડે? એટલે સામર્થ્ય તો આવે પણ એને જીરો ભૂલ કરે. એ ભગવાનનો વાસ હોય, ભગવાનના અખંડ ધારક સંત એ જ જીરવી શકે, એ જ બીજા કોઈની તાકાત. ભગવાન એ ભગવાનમય હોય એટલે આવવાના જવાનું કંઈ રહેતું જ નથી. એટલે આવા સંત મળે, યોગીઓ પણ પ્રમુખ સંત મળે અને આપણે એમાં જોડાઈ જવું, અને બીજી કોઈ ઈચ્છા રાખ્યા વગર અત્યંત નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવું એ જ પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃતમાંથી બધું આવ્યું છે. સંપૂર્ણ જે બધી એટલે વચનામૃત દ્વિશતાબ્દી સાર્થક છે. આપણે આમાં ખૂબ ભાગ લઈએ અને સમજીએ. ખાલી પસાર થઈ જાય એવું નહીં. દ્વિશતાબ્દી આપણે એમાંથી સાર સાર કાઢીને પોતાના જીવનમાં અપનાવીએ એ વાત છે. હવે સંપ વિશે જે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર કર્યો હતો, મન ગમતું મૂકવું, ઘસાવું, સહન કરવું અને અનુકૂળ અનુકૂળ થવું, આ બધી એક જ લીટ જેવા નક્કર અનુભવો છે. પ્રમુખ સાહેબ મહારાજ નક્કર એટલે તરત જ એક સેકન્ડમાં બધું કહી દીધું. જે આપણે વર્ષો લાગે તો એ હગડ ડગડ થાય. અને સ્વામી હોય તો સ્વામી કેટલા અનુભવી હતા. એટલે જો પ્રમુખ સાહેબ મહારાજ એ જે આપણને એક તો સત્પુરુષ છે અને એમના વચન એ મહારાજે કહ્યું એમાં કાંઈ બાકી રહે નહીં. પણ આપણે મન ધાર્યું કરીએ એમાં બધું બગડી. સત્પુરુષના વચન પાળતા પાળતા પણ મન ધાર્યું થઈ જાય છે, એવું થાય. સ્વામીએ કહ્યું કે આ તમે રસોડાના વિભાગમાં રહો અથવા સાફસફાઈ વિભાગ એ બધું વાત કરે પણ એમાંય મન ધાર્યું થાય છે. તમને ક્યાં કોઈને ખોદવાની વાત થઈ, તમને ખાલી ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે કે તમે આ ડિપાર્ટમેન્ટ, તમે બીજું કાંઈ સોંપ્યું નથી પણ એમાં મન ધાર્યું થાય છે. એમાં બધી જાત જાતનું અભાવ ગુણની વાત બધી એ તમને ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે એમાં કોઈ રીતે અભાવ ગુણની વાત કરવાની નથી. પણ આપણે તો આજ્ઞા પાડીએ છે, મનમાં ધારીએ છે, આજ્ઞા પાડીએ પણ કેટલા ગોટા, કેટલા ડાકોરના ગોટા. એ તો હારા, એ તો સ્વાદ આવે એનું બધું. અને આ ગોટા તો કચ્છર ઘાણ કરી નાખે તો જે અને સમ માટે આટલી જ વાત છે. એક તો મારે સમ પર રાખવું છે, નક્કી કરવું મારે સમ પર રાખવું છે. બીજા પાસે સમની વાત આશા રાખીને તો બધું વ્યવસ્થિત થાય. તમે સમ કોઈ સમ સમ માગે એ વ્યાજબીને સંપ આપવું, સંપ અને પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, સહન ઘસાવું અને સહન કરવું. આ ચાર વાત છે. આ વાતમાં બધું જઈએ, બધું જઈએ, કોઈ બાકી નહીં. સંપ માટેની વાત બધી જ આમાં આવે છે. અને આમાં ના સમજે તો તમારા નસીબ. આટલે એકદમ સ્પષ્ટ સમજાય છે. અને આ વચનામૃતમાંથી બધું જ આવ્યું છે. અને વચનામૃત શ્રીજી મહારાજના વચન એક જ સંપ, એ તો કેટલાય મૂલ્યો છે, પણ ખાલી સંપ લઈએ તો આમાં બધું સંસાર વ્યવહાર આખી દુનિયાનું તંત્ર બધું ચાલે એવું છે. અને ન્યુયોર્કની બોર્ડરમાં 20-20 ફૂટના અક્ષરથી લખેલું છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. બહાર પણ આખી દુનિયામાં સમ માટે ઘણા જુદા જુદા કહેવતો છે. વિનાશ સહકાર નહીં ઉદ્ધાર, જો કોમન બધું. સમમાં ખરેખર એટલી તાકાત છે, આખી દુનિયાને ઊભું કરે. આ દુનિયા પડતી ભાંગી હોય પણ તો એ ઊભું થાય. આપણે કંપની, એરોપ્લેનની કંપની હતી, એ સાવ બેસી ગઈ હતી, પણ એના પેલા કાર્યક્રમ કર્મચારીઓ એ બધા ભેગા કરીને કે આ કંપનીએ આપણા માટે આટલું બધું કર્યું એટલે આપણે કંઈ કરીએ, અને બેઠી થઈ કંપની. તો જો એ ઘણું સંભાળ ઘણું રહ્યું. હવે દાસભાવ મહિમા આ બધું એ તો ક્યાંય આપણને ઉપર ચડાવીએ અને સુખી સુખી રહીએ. ભલે પગમાં જોડા ના હોય પણ તમે આનંદ આનંદ માણસોનો સત્તાધાર, એને જે સુખ હોય પગમાં ભલે જોડાના પણ સંપ હોય એવા બધા મૂલ્યો હોય તો એ બધું ઊભું કરે. અને આવા બધા મૂલ્યો છે એ પ્રમાણે. એટલે ટૂંકમાં સત્સંગ કરો એવું નહીં, વિશ્વાસ રાખવો સત્સંગમાં. એટલે સત્સંગ કરી વર્ષોથી કરીએ છીએ પણ તો કોઈ ફેરફાર થતું નથી. આનું કારણ સત્સંગ સમજવું, સમય વિશ્વાસ રાખવો, અને એમાં જે કહ્યું છે એ પ્રમાણે વર્તવું તો આપણે એકાંતિક ભાવને પામી મોટી મોટી સિદ્ધિઓ પામી જેવા છે. સહજાનંદ સ્વામી મહારાજ.

હું અખંડ સંતની પાસે રહું છું. એ સંતને મારા સિવાય મનમાં કોઈ બીજી આશા નથી, તેના ગુણનો કોઈ પાર લઈ શકે તેમ નથી. એવા સંતને પરમ એકાંતિક સંત કહે છે. એ સંતથી પર કોઈ નથી. સૌને પરમપદ પમાડવા આજે હું સાધુ રૂપે થયો છું. મારા શરણે આવ્યા છે તે અનંત જીવોને ભ્રમિત કર્યા છે અને હજુ પણ માયાનું બંધન તોડીને અનંતને ભ્રમરૂપ કરવા છે. કેટલી સરસ વાત છે. મહારાજને એક જ મિશન છે, બધાને ભ્રમરૂપ કરવાની વાત છે. બીજા ભ્રમરૂપ કરે એના કરતા મહારાજ કરે સારું. માટે દેશો દેશ મા ઉત્સવ કરીએ છીએ. આ એક જ કારણ છે, એની પાછળ બધાને એકાંતિક કરવા છે. એટલે મહારાજ બોલાવે ના બોલાવે, ધ્યાન આપે ના આપે, એ બધું ધ્યાન બહાર કંઈ રહેતું નથી. આપણને લાગે સ્વામી બાપા જોતા હોય ને, તમે ના જોતા હોય, તમે મનમાં વિચાર જુદા ચાલતા હોય, પછી એ ફટદન જોઈ લે બધું. એટલે આવી રીતે આપણું ભાગ્યશાળી છીએ, એમને આશરે છીએ, એટલે બધું કરે છે. સંતો ભક્તોને ભેળા કરીએ છીએ તે સૌનું દર્શન કરે એ પણ ભ્રમરૂપ થાય એવો મારો સંકલ્પ છે. આજે આ બધા એક જ વાત છે, ભ્રમરૂપ કરવાની. આ ભ્રમરૂપ કરવાની ફેક્ટરી છે, ફેક્ટરી નહીં, મહાઆયોજન છે. અમારો સંકલ્પ સત્ય હોય છે, બીજું બધું અસત્ય થઈ જાય. આપણને જુદું લાગે, આ બધું અસત્ય લાગે અને આપણો વ્યવહાર સત્ય લાગે. જો તમે સવારે ઉઠો ને, આંખ ખુલે, એની સાથે દીવાલ ને પલંગ ને બધું સાચું લાગે છે, બધું ખોટું છે. એટલે મહારાજ એ વાત કરે છે, અમારો સંકલ્પ સત્ય હોય છે. એટલે આ બધી બનાવટી નથી, આ ગોઠવણી નથી. આ શ્રીજી મા સાક્ષાત ભગવાન છે. ગુણાતીતાન સાહેબ મૂળ અક્ષર બ્રહ્મ છે અને સત્પુરુષની વાત આ ત્રણ સીધી લીટીની સમજણ જોગી આપણે એમાં ફેરફાર ના કરો અને આપણે ધારણ કરવું આ બધી વાત. બીજું બધું અસત્ય થઈ જાય. એટલે મારાની દ્રષ્ટિએ આ ધારણ કરતી બ્રહ્માંડ બધા અસત્ય છે. અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી. કાળ બધાને ગ્રહી લે, હડપ કરી જાય. પણ મહારાજ કે અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી. એટલે ભગવાનના સંકલ્પમાં જે કોઈ ભરે એનામાં કાળનું જોર ચાલતું નથી. ભગવાન તો છે, ભગવાનને કાળનું ક્યાંય ગણતી નહીં. પણ એના યોગમાં આવ્યા હોય અને ભગવાનની મરજી જાણતો હોય તો એને કાળનું જોર ચાલતું નથી. કાળ પણ થરથર ધ્રુજતો રહે છે. આપણને કાળ ધ્રુજાવે છે. કાર એટલે બધી CAR કારની, એ તો એમાં તો મજા કરીએ છીએ, એ ધ્રુજાવે નહીં. પણ કાળ
જેનો ભય હંમેશા રહે છે બધાને. ભગવાનનો આશરો હોય અને એ નિર્ભય થઈ જાય, એને કોઈ પ્રશ્ન ના રહે. બીજા બધાને કાર ધ્રુજા છે, ગમે એટલો સમજ બળ્યો હોય ને તે પાર તો મનમાં થઈ જાય. સત્સંગી માત્રને, સત્સંગી માત્ર એટલે કોઈ બાકી રહે, નાના નાના છે. સત્સંગી નામ પડ્યું બધાને મહારાજ કહે, સત્સંગી માત્રને અમારે એવા ભ્રમણો કરવા છે તેનું માન કાઢવું છે. એવા ભ્રમરૂપ કરાવે અને એનું માન કાઢવું છે. એ છેલ્લો સુપ્રિન્ટેન્ડન્ટ યોગી બાપા કહે કે બીજા બધા દોષ હોય પણ માન છે બહુ ભારે છે, તો મહારાજ એની ચોટલી પકડે છે, કાનપટ્ટી પકડે કે સત્સંગી માત્રને અમારે એવા ભ્રમરૂપ કરવા છે તેનું માન કાઢવું છે. માં એક ભાવ ટાળવો છે, તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કોઈ મતલબ નથી. જો ભગવાન જે કંઈ કરે અને તમને અવરું પડે તો ગઈ બાજી. અલૈયા ખાચરને અવરું પડ્યું, 2000 સત્સંગ કરાયેલો, 4000 પાછા પડ્યા. એટલે અવરું પડે એટલે આ શિબિર આપણે કરીએ છીએ આટલું જ છે. સવરું પડે બધું, અવરું ના પડે. લેશ માત્ર અવરું પડે તો બધી બાજી અનંત જન્મથી જે આપણે સાધના કરી છે એનો ફળ રૂપે સત્સંગ મળ્યો છે એ જતું રહે, પછી કાંઈ હાથમાં રહે નહીં. એટલે અવરું ના પડે જોવાનું છે. સત્સંગ મહારાજ સ્વામી સાચા છે, આપણે માનીએ કે ના માનીએ ગમે હોય પણ એ સાચા છે. એકવાર શાસ્ત્રી મહારાજને એક હરિભક્ત ગુણભાઈ એને પૂછ્યું, શાસ્ત્રી માને પૂછ્યું કે સાહેબ મને ભગવાનમાં બેસતું નથી, તો એ કે માનને શાસ્ત્રી કે માનને જો ભગવાન હશે તો લેખે લાગશે, નહીં એ તો આપણું ક્યાં જાય છે. એટલે એવું કહીને એને વાત બેસી ગઈ પટ. એટલે મોટા પુરુષના શબ્દો અંદરથી આવે ને એ વાત બેસી જાય. સત્સંગી માત્રને અમારે એવા ભ્રમણ કરવા છે તેનું માન કાઢવું છે. એ માન નીકળે એટલે બધું પતી ગયે, એકાંતિક ભ્રમરૂપ થઈ બધું જતું રહે. માયિક ભાવ ટાળો છે, તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કાંઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. મહારાજ જે કરે અને ભગવાન સંત સત્પુરુષ જે કરે એમાં આટલી જ ભાવના છે. અમને બોલાવે ના બોલાવે કંઈ ભ્રમરૂપ કરવાની વાત છે. જાણતા હોય બાજુ બાજુ હોય પણ બાયપાસ કરે એવું બધું જ. એટલે ક્યારે કોને બોલાવે કે કેટલા બોલાવવા બધું એ બધી એમની ગણતી બહાર કાંઈ ના હોય. અમારા યોગમાં આવ્યો તેને ભ્રમરૂપ કરવો એ નિર્ધાર અમે કર્યો છે. ભગવાનના યોગમાં એટલે ભગવાનના સંતના યોગમાં જે કોઈ આવે એક જ નિર્ધાર કરે કે ભ્રમરૂપ કરાશે, બીજી કોઈ મતલબ નથી એની પાસે. જેને માન જેને અપમાન લાગી જાય તેને સત્સંગ થયો જ નથી. કસવટિયા છે તો પેપર કાઢે ને
આખા વર્ષને અંતે પેપર કાઢે, એમાં પાસ ન પાસ યોગી બાપ બધા સંતો મહારાજ સંતો બધા જ કહે છે અપમાન લાગી જાય ફેલ, અપમાન લાગી જાય ફેલ, 0%. એટલે સત્સંગમાં અપમાન ના લાગે પ્રાર્થના કરી ભગવાનને, એક જ પ્રાર્થના કરાય મહારાજ આ સત્સંગમાં પાર પડાય, એવી પ્રાર્થના તમને પાર પડાય એટલે આ થઈ ગયું, અપમાન ના લાગે એ પાર પડવો થાય. જેને અમારો વિશ્વાસ છે ભગવાન વિશ્વાસ, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી, એ છોડાવે પણ ભગવાન છોડે નહીં. આવી એટલે જેનો અમારો વિશ્વાસ, વિશ્વાસ કોઈ છોડાવવા પ્રયત્ન ના કરે, એ તો અવરાઈ કેટલી બધી અવરાઈ હોય તો ભગવાન હાથ પકડે છોડાવવા પ્રયત્ન કરે તો અતિ અવરાઈ કહેવાય. ભગવાન અને નાનું બાળક હોય અને હાથ પકડીએ પણ એને એના મા બાપમાં વિશ્વાસ છે, અમારી પાસે ના આવે એના મા બાપને ચોંટી રહે એટલે એવો વિશ્વાસ રહે, એને બીજી કાંઈ સમજ નથી પણ એને એટલે એવી રીતે આપણે વિશ્વાસ રાખીએ. જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી, કેટલી સરસ વાત છે. અને ભગવાનનો વિશ્વાસ, બીજું કાંઈ કરવાનું નથી, વિશ્વાસ રાખો એ બધું કરશે, આપણે કાંઈ કરવાનું નથી. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે મહારાજ ભગવાન સંત, સંત તો કરે જ નહીં, ભગવાનની વાત છે, સંત તો મહાદારૂ છે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. એટલે અમારામાં જેવો ભાવ કલ્પે, ભગવાન નિર્દોષ જાણે તો તમે નિર્દોષ થઈ જાઓ, દોષિત જાણો તમે દોષિત થઈ જાઓ, સીધે સીધી વાત છે. ભગવાનમાં જેવો આપણે ભાવ કલ્પીએ એવો આપણને ફળ મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે, આકાશ પેઠે નિર્લેપ એટલે ચાર તત્વ છે ને આકાશમાં રહે છે. આકાશ ના હોય તો ચાર તત્વ ક્યાં રહે, એટલે આકાશ છે. એટલે આકાશ બધા ધારણ કરે, બધું કરે પણ નિર્લેપ છે, એ કપાય નહીં, કોઈ કોઈ અસર ના થાય આકાશને. અને ચાટો તો ખારો ખાટો કાંઈ કાંઈ જણાય જ નહીં. એટલે મહારાજ એવા નિર્લેપ છે, એવા આકાશની પહેલે નિર્લેપ છે. અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેક પણ રહીએ છીએ. આ એક વાત બહુ સમજવા જેવી છે. વ્યાપક એટલે દરેકમાં રહ્યા હોય તો એ વ્યતિરેક ના રહે, વ્યતિરેક એટલે મૂર્તિમાન પોતાનું સ્વરૂપ ના હોય. વ્યાપક એટલે બધામાં રહે પણ એને મૂર્તિમાન ના કહે. શ્રીજી મહારાજ કહે છે કે અમે સર્વે વ્યાપક છીએ અને છતાં મૂર્તિમાન છીએ, બધામાં રહેલા છે મહારાજ. બધા બ્રહ્માંડોમાં કોઈ કોઈ જગ્યા બાકી નહીં જ્યાં મહારાજ રહ્યા ના હોય, બધે રહે છે અને છતાં મૂર્તિમાન અક્ષરધામમાં પણ રહે છે. એ બે બની ના શકે પણ મહારાજની સામર્થ્ય છે એટલે પોતે મૂર્તિમાન છે અને દરેકમાં વ્યાપક છે,
દરેકના સંકલ્પ પૂરા કરે, દરેકનો ભાવ પૂરા કરે, બધું જ કરે, અને છતાં મૂર્તિમાન. જો મૂર્તિમાન ના હોય તો ભગવાન દરેક બ્રહ્માંડમાં એક વાર તો જાય છે, તો મારાનો વારો જ ના આવે અક્ષરધામના તખત ઉપર બેસવાનો. આ બ્રહ્માંડ ઓલા બ્રહ્માંડ ઓલા બ્રહ્માંડ, તખત ખાલી પડ્યું રહે, સિંહાસન ખાલી પડ્યું રહે, તો ભગવાન પોતે સર્વસત્તાવાન, સરસ બધે સામર્થ્ય સહિત બિરાજમાન છે, અને છતાં બધામાં વ્યાપક છે, અને કર્મ ફળ પ્રદાતા છે. જેને જેવું કર્મ કરે એનો એવું ફળ મળે છે. કર્મ પોતે કાંઈ કરતું નથી, કર્મ તો ક્રિયા છે, એ ક્યાંથી કરી શકે? ભગવાન છે એ એવા જેવા કર્મ કરીએ એવા ફળ આપે ભગવાન, બીજા કોઈ નહીં. એટલે આવી સમજણ રાખીએ આપણે તો આપણે કામ થયા, અને આ જ્ઞાન થઈ જાય આવું જ્ઞાન આપણે કરવાનું છે. પણ એ બધામાં ઉત્તમમાં ઉત્તમ શું છે? સંતમાં જોડાવું, મન કરવચને એ થઈ ગયું તો બધું જ આવે તમને, બધું જ આવે. સદાનંદ સ્વામી મહારાજ.

શ્રીજી મહારાજના ઉત્તમ ભક્ત દાદા ખાચર, એનો ગઈકાલે જન્મદિવસ હતો અને આપણે એમની સ્મૃતિ કરી, એના પ્રસંગો જાણ્યા. આજે જાણવાના છીએ અને પરમહંસોમાં પણ એક અગ્રગણ્ય સ્થાન ભોગવે. શ્રીજી મહારાજ પણ પોતે એને ગુરુ તરીકે ગણતા એવા મુક્તાનંદ સ્વામીનો આજે જન્મદિવસ છે. એટલે કોઈ વાર મુક્તાનંદ સ્વામીની કથા કહેવાનું પણ અનુપમ સ્વામીએ સાંભળી લીધી હ્યુસ્ટનમાં. શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર વર્ષોથી રહે છે. આપણે છેલ્લા બે દિવસથી સાંભળી રહ્યા છીએ કે મહારાજ પોતે વનવિચરણમાં હતા ત્યારે એમણે નક્કી કરેલું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું, પરંતુ ગઢપુરમાં જ્યારે આવ્યા ત્યારથી મહારાજ પોતે ગઢડામાં જ રહે છે, હરે ફરે છે, આજુબાજુના વિસ્તારોમાં સત્સંગ કરાવવા જાય છે, પરંતુ જ્યારે ગઢડા આવે ત્યારે પોતે સામેથી એવું બોલે છે કે ગઢડું મારું, હું ગઢડાનો એ કેદી નહીં મટનારું, કે ગઢડું મારું છે એ ક્યારેય મટનારું નથી. ગઢડા આવ્યા ત્યારે એમને પોતાને એવું થતું કે બસ હવે ઘરે આવ્યા. અને દાદાએ પણ પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું જ મહારાજને પોતાની સેવામાં આપી દીધું છે. એ વખતે રજવાડી રાજ્યને કારણે દાદા ખાચર પાસે બહુ જ મોટી જમીન અને એવું બધું હતું. એમાં એક ગવર્મેન્ટ સરકારની સાથે કેસ ચાલતો હતો અને જ્યારે જ્યારે કેસ કોર્ટમાં હોય એની તારીખ હોય ત્યારે દાદા ખાચરને ત્યાં હાજર થવું પડતું, જવું પડતું હતું. અને જ્યારે જવાનું હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને આશીર્વાદ આપે. કોઈ કોઈ વાર તો મહારાજ પોતે મોઢામાં પ્રસાદ મૂકે, ગળું મોઢું કરાવીને કે જાઓ ફતેહ. પરંતુ ઇતિહાસ એવું કહે છે કે શ્રીજી મહારાજ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દાદા ખાચરનો આ કેસ પૂરો થયો જ નહીં. જેટલી વાર આશીર્વાદ લઈને જાય એટલી વાર કંઈ ને કંઈ તારીખ લંબાય, કેસ પૂરો જ ન થયો. દાદા ખાચરના મનની અંદર સહેજ પણ અભાવ આવતો નથી. દાદા ખાચરના દરબારમાં એવા એ સંતો છે કે જે સંતોએ અકારણ કોઈ ભક્ત ઉપર કૃપા કરી હોય, અને કોઈને દીકરો ન હોય તો દીકરો આપ્યો હોય, કોઈકને આવી મુશ્કેલી હોય અને આશીર્વાદ આપ્યા અને એનાથી દૂર થઈ ગયા હોય, એવા સમર્થ સંતો હતા કે જે ધારે ને એ કરી શકે, કરાવી શકે. સ્વામિનારાયણ ભગવાને એકવાર સભાની અંદર જ પ્રશ્ન પૂછેલો એ સંતોને કે તમારી વિશેષતા શું, તો ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહેલું કે મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં સર્વે કર્યું આપણું થાય છે, આપણું થાય છે, પણ આપની કૃપાથી જો હું ધારું ને તો મારું કર્યું પણ થાય અને ગ્રહણની ગતિ અટકાવી શકે છે. ગ્રહણ થવાનું હોય ને અહીંથી સંકલ્પ કરે, ગ્રહણ ન થાય તો ન થાય. નાડી પ્રાણ સંકેરીને વાતો કરી શકે, એવી તો આપણે આગળ પરમહંસોની ઘણી વિશેષતા જાણી. એવા પરમહંસો દાદાના દરબારમાં રહેતા હતા, તે છતાંય કોઈ દિવસ દાદાનું મન સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજા કોઈ સંતોની પાસે ઢળ્યું નથી. એમ થાય ને કે ભાઈ ઘણીવાર છે ને હરિભક્તો પોતાનું આવું કંઈ કામ કરાવવું હોય તો શું કરે કે આવા મોટા કામમાં ભગવાનને ક્યાં તકલીફ આપી, આ તો નાનું કામ છે ને બીજાની પાસે કરાવી લઈએ. હે, કંઈ પૈસા જોતા હોય, ધન જોતું હોય, દીકરો દીકરી જોતા હોય, જેમ કે ભગવાનને શું બીજાની માનતા રાખીએ. પણ દાદાએ ભગવાન સિવાય કોઈની પાસે પોતાનું માથું નમાવ્યું નથી. એક નિષ્ઠા, એક દ્રઢતા, એક ટેક, એમાં કોઈ દિવસ સ્વપ્નમાં પણ બીજો ઘાટ કે વિચાર થયો નથી. તો એવા તો કેટલાય પ્રસંગો છે. આજે છેલ્લો દિવસ છે એટલે બીજા બધા પ્રસંગોને વચ્ચે આપણે કાપ મૂકી અને એ સમય જાય છે ત્યારે દાદા ખાચરના જે પત્ની જેના લગ્ન થઈ ગયા છે એકવાર દાદા ખાચરના, એ પત્નીને એકવાર એવો શુભ વિચાર આવે છે કે આજે અમારો દરબાર હર્યો ભર્યો છે, અહીંયા 500-500 સાધુઓ પોતાનું માનીને રહે છે, પરંતુ એક દિવસ એવો આવશે કે જ્યારે અમારા દરબારની અંદર આ સાધુ સંતોની સેવા સરભરા કરે એવું કોઈ નહીં હોય.
ક્યારે આ દરબારમાં સાધુઓ રહેશે? કઈ કે કોઈ હોય જ નહીં તો રહે કેવી રીતે? એટલા માટે એ બાઈએ, કુમુદાબાઈએ દાગલા ખાચરને કહ્યું કે આપણે ત્યાં દરબારોમાં બીજી વાર લગ્ન થાય છે અને મારું એવું માનવું છે કે મારા થકી તમને સંતાન નથી થયું, તો મારી ઈચ્છા છે કે તમે ફરીથી એકવાર લગ્ન કરો. હવે એમને ક્યાં ખબર છે કે પહેલી વાર લગ્ન કરવાના હતા ત્યારે કેવી મુશ્કેલી હતી, કેટલા સમજાવવા પડેલા, અને સોસોવાના કર્યા ત્યારે દાદા ખાચર તૈયાર થયા છે. પરંતુ ભાઈએ બહુ વિવેકપૂર્વક સમજી વિચારીને દાદા ખાચરને જ પોતાની વાત કહે છે. પતિવ્રતા સ્ત્રી છે, પોતાના પતિથી આટલું પણ છુપાવતા નથી. એમને જે વિચાર આવ્યો અને વિચારના ત્રણ ચાર જે કારણો છે આપણે જોઈએ અને પછી આગળ એ તો હવે હાઈકોર્ટમાં કેસ નહીં પતે તો પછી સુપ્રીમ કોર્ટમાં જશે. એટલે કે દાદા ખાચર જો કદાચ નહીં માને તો પછી ભગવાન સ્વામિનારાયણને ખુદ એ વિનંતી કરવાની તૈયારી સાથે, પરંતુ એમના મનની અંદર જે વિચાર છે કે એનું કારણ છે ને એટલું સબળ અને પ્રબળ છે ને કે ભગવાન પણ એના કારણ આગળ મસ્તક ઝુકાવવાના, હા પાડવાના, અને કહેશે કે ના તમારો વિચાર સારો છે.

એના પત્નીએ કહ્યું કે મારે તમારે તૃષ્ણા છે કે ઈચ્છા આસક્તિ છે એટલે હું નથી કહેતી, પરંતુ મારી ઈચ્છા છે કે આ સત્સંગની અંદર આ સંતો અહીંયા રહે છે આપણા દરબારની અંદર, તો જ્યારે આપણા ઘરની અંદર જ કોઈ નહીં હોય પછી આ સત્સંગનું શું થશે, સંતોનું શું થશે, એની સેવા કોણ કરશે, એટલા માટે હું કહું છું. દાદા ખાચર કહે છે કે મારે સંસારની કોઈ તૃષ્ણા નથી,

દાદા ખાચરે ન માન્યું તો કઈ વાંધો નહીં, કારણ કે એ પણ મહારાજના અનન્ય ભક્ત હતા. એટલા માટે એમણે મહારાજને વાત કરી. પછી

લીલી રાખવી હતી એટલે કુમુદાબાઈએ આ પ્રમાણે વાત કરી. હજી એક ત્રીજું કારણ પણ, એ તો બળે વળે એકદમ અતિ ગૂઢ રહસ્યમય છે, જે આગળ આપણને સમજાશે કે બીજી વાર લગ્ન કરવાનું શા માટે થાય છે, કુમુદાબાઈને આવો વિચાર કેમ આવે છે, અથવા તો શ્રીજી મહારાજ શા માટે હા પાડે છે. પરંતુ જ્યારે દાદા ખાચરને આવી વાત કરીને ત્યારે દાદા ખાચર કહે છે કે મહારાજ, મારે તો પરણવું જ નથી, મારા આશ્રમની અંદર 500 બ્રહ્મચારી સાધુઓ રહે છે અહીંયા, અને મારે તો પહેલી વાર પણ ઈચ્છા નહોતી, તે વખતે તો તમારી આજ્ઞા પાળવા માટે મેં ફક્ત પાણી ગ્રહણ કર્યું છે, પરંતુ અમાને બેમાંથી એક કોઈને સંસાર પ્રત્યે કોઈ ઈચ્છા કે આસક્તિ નથી, અને અમે જે સેવા ભજન ભક્તિ કરીએ છીએ ને એમાં જે આનંદ આવે છે, જે સુખ આવે છે મહારાજ, એ સુખની સી કહું વાત, એટલે મારે તો પરણવું નથી ને, આ વાત છોડી દો. મહારાજ બહુ કહે છે ને ત્યારે દાદા ખાચરે જે સંતોના ભજનો સાંભળ્યા ને એના મનની અંદર આવા ભાવ, આ પદ પંક્તિ નથી બોલતા પણ એવા ભાવથી કહે છે કે

મહારાજ હું શું કહું, મેં તો મનમાં નક્કી કર્યું છે કે હવે તો તમારા સિવાય બીજા કોઈની સામે પણ ન જોઉં, બીજા કોઈ સમજાવે જીવબા કે લાડુબા સમજાવે કે બીજા કોઈ આવીને કહે કે ભાઈ કુમદાબાઈની વાત સાચી છે, તો દાદો બ્રહ્માનંદ સ્વામીના પદો યાદ કરે છે, કહે છે કે મારા મનની અંદર એક દ્રઢતા છે, મેં એક આંટી વાળી છે, ગાંઠ વાળી છે, નક્કી કર્યું છે શું એવી

બેની રે કેસરી સિંહ કોઈ દિવસ ઘાસ ખાય? 100 લાંગણ એટલે 100 ઉપવાસ થાય ને તો મરી જાય, પણ એ ઘાસને ન ખાય, એ તો માંસ જ ખાય. સિંહ હોય ને અને માણસ, માંસ ન ખાય, બરાબર ને? એ મરી જાય તો કુરબાન, પણ મોઢામાં મૂકે નહીં. જેમ કેસરી ઘાસ ન ખાય, રેસુણ બેની 100 લાંગણ કરે મરી જાય, એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું, નહીં તો સાવે કુંવારા મરવું. બીજા પુરુષ સામુ નવ જોવું, ચિત્ત પાતળી આમાં પ્રભુ. હવે તો મારી એક જ લગ્ન્યા એક જ છે કે એકવાર તમારી આજ્ઞા પાળવા ખાતર મેં હા પાડી છે મહારાજ, મને જરાય ઈચ્છા નથી. અને સંસારની અંદર તો કેવા દુઃખ છે. દાદાના દરબારની અંદર સુખની વાતો થાય, એમ આટલો મોટો સત્સંગ સમુદાય દરરોજ સંતો સત્સંગ કરાવીને આવે, હરિભક્તોના બધા સંઘ આવતા હોય ને, એ પછી સંતોની આગળ અંતરે ખોલતા હોય ને અને મહારાજની આગળ એ વાત કરે ને, હે તો એ ખબર તો પડે જ ને કે સંસારની અંદર શું છે, દુઃખ છે અધિક. આ સંસારમાં મુખે કયા તે ન જાય. સંસારની અંદર એટલા બધા દુઃખ છે ને, તો કહે છે કે મુખથી કહી ન શકાય. આપણે મુખથી કહેવા હોય તો આપણે એને કહી પણ ન શકીએ, એવા સંસારની અંદર દુઃખ છે. આધિ વ્યાધિ ઉપાધિ કે 12 હાંધે ને 13 તૂટે. સંસાર એવો છે ને કે એનું કોઈ દિવસ પૂરું થાય એવું જ નથી, એટલી મુશ્કેલી વાળો છે. સંસ્કૃત સાહિત્યની અંદર અમે ભણતા જયારે આવતું કે કોઈ ગ્રહસ્થ સામે મળે ને તો એને કેમ છે એમ પૂછવું, એમ પ્રાયણ આહુ સુલભ વિપદામ પ્રાણી નામ એત દેવ. સંસાર માટેનું વિશેષણ મૂક્યું શું, એમ કે આ ડોક્ટર છે, આ એન્જિનિયર છે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

છે, ફલાણું ડિગ્રી કે ને, તો સંસારની સામે એની ડિગ્રી ઉપાધિ શું છે ખબર છે? સુલભ વિપદામ, સુખ સુલભ નહીં, દુઃખ સુલભ. મંદિરે આવ્યા હોય, દર્શન કરતા હોય ને, ભગવાનની પ્રાર્થના કરી નીચે ઉતરતો હોય અને પ્રસાદની અંદર સંતરા કે કેળા હોય, એની છાલ દાદરામાં કોઈ ભૂલમાં મૂકી હોય, એના પર પગ આવે, લપસે, પડે, ફ્રેક્ચર, બાસ્કેટબોલ રમતા ફ્રેક્ચર, સુલભ વિપદામ. શું કઈ નક્કી ન કર્યો કે આવું દુઃખ આવશે પણ આવીને ઉભું રહે, પ્રાયણ આહુ સુલભ વિપદામ પ્રાણી નામ એ તદેવ. વિપદ દુઃખ છે ને એ સુલભ છે, સુખ માટે કેટલા પ્રયત્નો કરીએ ત્યારે મળે કે ન પણ મળે, દુઃખ માટે ને દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યા તે ન જાય. ચાર પદ છે કેટલા, દુઃખના સુખના નહીં. પણ સંતોએ પોતાનું નથી લખ્યું, શું લખ્યું છે? સંસારમાં દુઃખ કેટલા છે એની વાત કહીએ છીએ. દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કયા તેને જાય.

માં સંસારની અંદર એટલા બધા દુઃખ છે કે જેની કોઈ કલ્પના ન કરી શકાય. તો દાદા ખાજર કે મહારાજ, હું આવા સુખ સાગરની અંદર હિલોળા લઈ રહ્યો છું, એમાંથી વળી મને દુઃખમાં ક્યાં નાખવો? અને એમણે આગળ જેમ કહ્યું ને કે કદાચ અમે સંસાર કરીએ ને અને સંતાન થવું ન થવું હોય તો આપની ઈચ્છાની જ વાત છે ને, આપની ઈચ્છા ન હોય તો પથ્થર એટલા દેવ કરે અને સો સો વાના સાધના કરે ને તો પણ ઘણા કે શેર માટીની ખોટ છે. તમારે સર્વમંગલ સ્વામી કે આ પડી બસેર લઈ જાને, આ મોટા ઢગલા ને ઢગલા છે, શેર માટીની ખોટ હોય તો ઉફાડી, પણ એ માટી નહીં, બરાબર ને, એ માટીની ખોટ નહીં, પણ એ તો એક રૂઢિ પ્રયોગ છે. શેર માટીની ખોટ એટલે સંતાનની ખોટ છે, પણ એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે કે એમાં કોઈની કારી ચાલતી નથી, એ તો ભગવાનની ઈચ્છા હોય તો જ પ્રાપ્ત થાય. અને પછી દાદા ગાજર કહે છે, કદાચ સંતાન પ્રાપ્તિ થયા પછી પણ સંતાન કેવા થયા, પૂર નામ નરકા ત્રાયતે ઇતિ પુત્ર, પૂર નામનું એક નરક છે, યમદંડમાં બધાનું વર્ણન કરેલું છે નિષ્કુળાનંદ સ્વામીએ, એમાંથી જે તારે ને એને પુત્ર કહેવાય, પણ હવે પુત્ર ડૂબતો હોય તો એ ક્યાં એને તારવા જાય, એટલે આનું કઈ જોવા જેવું નથી. એટલા માટે ભગવાનની ઈચ્છાથી અમે બહુ સુખી છીએ અને અમારે કોઈ બીજી ઈચ્છા નથી, પણ મહારાજ પોતે જ એવી ઈચ્છા દર્શાવે છે. અને મહારાજ કહે છે કે અમારી ઈચ્છા છે, તમારી ઈચ્છા નથી પણ અમારી ઈચ્છા છે, અને અમારી ઈચ્છા હોય એવું તમે અત્યાર સુધી કર્યું છે, કરી રહ્યા છો, તો આમાં પણ તમે આગળ વધો. મહારાજે જયારે આજ્ઞા કરી, ઈચ્છા બતાવી, એટલે પછી દાદા ખાચર ને હવે કશું કઈ કહેવાનું રહેતું નથી. પરંતુ એક સમયે દાદા ખાચર કહે છે કે મહારાજ, એક શરત, જો તમે આ રીતે મને આજ્ઞા જ કરતા હો તો હું જરૂર લગ્ન કરું, પણ મારી એક શરત છે. શું? જેમ અર્જુન ને ઋષિકેશ યુદ્ધ કરવા દીધું,

પછી આ પ્રમાણે દાદા ખાચરે કહ્યું કે મહારાજ મારી એક શરત છે કે જેવી રીતે ભગવાન કૃષ્ણે અર્જુનનો રથ ચલાવ્યો હતો એના સારથી બન્યા હતા, એવી રીતે હું જો પરણવા જાઉં ત્યારે મારો જે જાનનો રથ એટલે કે લગ્નનો રથ છે ને એ તમે ખુદ ચલાવવાના હો તો પછી હું પરણવાની હા પાડું. મહારાજે કહ્યું કે હું આવી રીતે જાનમાં આવીશ અને જાનનો જે રથ એટલે કે ગાડું હોય એ હું પોતે જ ચલાવીશ. એટલે પછી તો દાદા ખાચરે હા પાડી. હવે કન્યાની તપાસ કરવાની છે તો એ તપાસ પણ કોણ કરે છે? ખુદ શ્રીજી મહારાજ જ કરે છે. શ્રીજી મહારાજ આ પ્રમાણે હરિભક્તોને કહે છે, 12 પટોળીના કાળુ વાવડિયા નામના એક હરિભક્ત હતા, એમને કહ્યું કે તમે બાબરિયા વાડની અંદર એટલે કે આ ભાવનગરના આખો વિસ્તાર છે અમરેલીથી આગળ એ વિસ્તારની અંદર તમે દાદા ખાચર માટે કન્યા જોવા માટે જાઓ. મહારાજે જે રીતે સંકેત આપ્યો જે જગ્યાએ કહી હતી ત્યાં એ જાય છે અને આગળ જતા એક ભટવદર કરીને નાનું ગામ આવે છે. ભટવદરની અંદર નાગપાલ વરુ નામના બીજા એક સામાન્ય નાના દરબાર છે, એ દરબારને ઘરે એમની જે દીકરી છે આ નાગપાલ વરુ એ જોઈ અને એમને થયું કે આ કન્યા દાદા ખાચર માટે યોગ્ય છે. એમણે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ આ ભટવદરની અંદર નાગપાલ વરુના જે દીકરી છે એમની સાથે દાદાનું લગ્ન કર્યું હોય તો કેવું? મહારાજ કે બસ એ જ કન્યા સાથે જ કરવાનું છે. હવે ઇતિહાસ એવો કહે છે અને છે કે શ્રીજી મહારાજ જ્યારે વનવિચરણ વખતે નીકળ્યા ત્યારે એ ભટવદરને પાદરથી નીકળ્યા હતા અને મહારાજને વહેલી સવારે તરસ લાગે છે. આમ તો ભગવાન મહિના મહિના સુધી પાણીએ નથી પીધું અને ઉપવાસે કર્યા છે, પરંતુ ભગવાન જ્યારે કોઈના ઉપર કૃપા કરુણા કરવાની હોય ને ત્યારે એમનો સ્વીકારે છે. ભગવાન સાચા અર્થમાં લે ને, આ ઉત્તરાયણ છે આજે, લે ને ત્યારે આપણને આપવાનું હોય છે, એમને આપે એટલે કંઈક લે પછી એનું આપે. મહારાજ કહે છે કે અમને તરસ લાગી છે. કૂવાના કાંઠે 6 વર્ષની એક નાની બાળકી ત્યાં આગળ પાણી ભરી રહી છે અને એ વખતે મહારાજે એને કહ્યું કે બેન મને પાણી પાઈશ? હવે કૂવાના કાંઠે પાણી ભરવા જાય ને તો પાણી ભરવાના જે મોટા વાસણ હોય ને એને હાંડો ગાગર એવું કહેવાય, મોટા વાસણ હોય. હવે પાણી પાવા માટે ગ્લાસ કે લોટો જોવે ને એવું તો કશું હોય નહીં. નાની છોકરીએ એમણે મહારાજને કહ્યું કે પાણી પીવો તો આમ ખોબો વારો આવી રીતે. મહારાજ એવી રીતે ખોબો વાર્યો અને પેલી દીકરીએ મહારાજને પાણી પાયું. પાણી પીધા પછી સ્વામિનારાયણ ભગવાન એને આશીર્વાદ આપ્યા, તે મને પાણી પાયું હું તને રાણી બનાવીશ, પાણીમાંથી રાણી. એ વખતે સ્વામિનારાયણ ભગવાને આવો સંકલ્પ, ભગવાન સત્ય સંકલ્પ છે, એમણે જે સંકલ્પ કર્યો હોય ને એ સંકલ્પ પૂરો થાય છે. એ વખતે વનવિચરણ દરમિયાનમાં જ મારે તે સંકલ્પ કર્યો છે, હવે એને રાણી બનાવવા છે. કોના રાણી બનાવે? બીજી બાજુ જોઈએ તો શ્રીજી મહારાજ જ્યારે લોજમાં પહોંચ્યા પછી 1 વર્ષે દાદાનો તો જન્મ થાય છે ને, 1857 પોષ વદ 6ના દિવસે. અને મહારાજ જ્યારે વનવિચરણમાં હજી લોજ પહોંચ્યા પહેલા તો આ કન્યા તો 6 વર્ષની તો છે, પાણી ભરવા કુવે આવી છે એકલી, તો આટલી મોટી છે. સામાન્ય રીતે લગ્ન શાસ્ત્રની અંદર એવું કહેતું છે કે જે શું કે પુરુષ હોય ને એ કન્યા કરતા 5, 7, 9 વર્ષ સુધી પણ મોટો હોય ને તો પણ લગ્ન કરી શકાય. પણ એવું નથી કીધું કે ભાઈ કન્યા 5, 7, 6, 8 વર્ષ મોટી હોય તો થાય. આ તો ભગવાન છે ને એને આશીર્વાદ આપ્યા છે ને કે હું તને, તે મને પાણી પાયું હું તને રાણી બનાવીશ. એટલે આ કાળુ વાવડિયા જેવા ભટવદરની અંદર નાગપાલ વરુના દીકરીને જુએ છે અને એમનું મન પરણ તરત ત્યાં માની જાય છે. મહારાજ પણ કહે છે કે એમની જ સાથે લગ્ન કરવાના છે. દાદા ખાચર કે કોઈ જોવા નથી ગયા કેવું છે કે શું છે કે કાળું કે ધોળું કાંઈ, હવે આવ્યું બધું, કશું જોવાનું હતું જ નહીં અને કશું જોવાનું છે પણ નહીં. તો જેવા બીજી ત્રાહિત વ્યક્તિ દાદા ખાચરના કોઈ કુટુંબીજનો પણ નથી ગયા, આ તો એક સત્સંગી છે ને એને મહારાજે કહ્યું તમે જોઈ આવો અને એને જોઈને વાત કરી. મહારાજે હા પાડી દીધી અને દાદા ખાચરના કુટુંબીજનોને બોલાવી અને મહારાજ વાત કરે છે કે તમને એક માંગલિક પ્રસંગની વધાઈ આપવાની છે. એટલે બધાને થયું કે મહારાજ તો છે આપણા ઘરે, જે દિવસથી આવ્યા ને એ દિવસથી દરરોજ માંગલિક પ્રસંગ છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વનમાળી, રાજ મારે દિન દિન દિવાળી. દરરોજ અમારે તો દિવાળી ને માંગલિક પ્રસંગો જ છે. એક ઉત્સવ પૂરો થાય ને બીજો ઉત્સવ આવે એટલે મહારાજ તો નીતિ નીતિ નવતમ લીલા આવા નવા નવા ઉત્સવો કરતા હતા. એટલે એમાં કંઈક હશે ત્યારે કહે છે કે માંગલિક ઉત્સવ પ્રસંગની વધાઈ એ છે કે દાદા ખાચરનું આપણે સગપણ કર્યું. હવે સગપણ કરે તો કુટુંબના તો કોઈને ખબર હોય કે નહીં,
પરંતુ કુટુંબીજનોને પણ ભગવાન પ્રત્યે એવો ભાવ વિશ્વાસ છે કે ભગવાન જે કરે તે સારું જ હોય, એમાં કોઈ શંકા કરવાની ન હોય, બીજો વિચાર પણ કરવાનો ન હોય. એટલે એમણે કહ્યું કે મહારાજ આપે જે કર્યું એ સારું કર્યું હશે. અને પછી સ્વામિનારાયણ ભગવાન વિગતે વાત કરે છે કે આવી રીતે ભટવદરના નાગપાલ વરુના દીકરીની સાથે દાદા ખાચરનું આપણે સત્પણ કરવું છે. અને એ મહારાજે એ સમયે કઈ પણ દીધું કે આપણે એમનો જે વિવાહ વિધિ છે એ પણ આ સમયે આ તારીખે જ કરવાનો છે, એ પણ એ જ દિવસે મહારાજે આ પ્રમાણે કહી દીધું. અને માં સુદ દસમના દિવસે એમનો વિવાહ વિધિ આપણે રાખ્યો છે અને માં સુદ આઠમના દિવસે આપણે જાન લઈને અહીંથી સવારના પહોરમાં નીકળવાનું છે અને એ માટે તમે લગ્નની તૈયારી કરો. હવે આ માક્ષર મહિનો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે આવી ગયેલો છે એટલે ટૂંકા સમયની અંદર જ આખા લગ્નનો આખો વિધિ શરૂ થાય છે. જે કંઈ નાની મોટી તૈયારી કરવાની હોય એ બધા કરી દે છે. અને એ સમયને વિશે શ્રીજી મહારાજ પોતે જ એવું કહે છે કે હવે આપણે જાન લઈને જ્યારે જઈએ છીએ તો એક તો અમે પોતે આવવાના છીએ જાનમાં, પણ બીજા કોણ કોણ આવશે અમારી સાથે, પણ બીજા કોણ કોણ જાનમાં આવે એ બધે પણ હવે તો પોતે જ જ્યારે નક્કી થયું, વરના બાપ જ પોતે બની ગયા છે તો જાનમાં કોને લઈ જવા કોને ન લઈ જવા શું કરવું એ પણ પોતે જ તૈયારી કરે છે.

એક સંતે મહારાજને આશંકા કરી કે મહારાજ આ લગ્ન જેવો પ્રસંગ છે એમાં મારે સંતોને શું કામ છે. હવે સંતોને ત્યાં તમે જાવી તો બરાબર છે, તમે ભગવાન છો, પણ અમારે સંતોનું શું કામ છે. મહારાજ કે આપણે તો ગામોગામ સત્સંગ વધે ને એ જ આપણું મુખ્ય કામ છે, એટલે તમારે બધાએ પણ સંતોએ પણ આવવાનું છે. બ્રહ્મા

सुनी आज्ञाधारी संते माथे थया तैयार जावाने साथे। गाड़ी गाड़ा घोड़ा रथ वेली माफा आ बधु केटलुक लेवू कया गाड़ा में कोण बेसे ने शू छे बधी तैयारी भगवाने खुद अत्यारे माथे हाथे लीधी छे। आ प्रमाणे संतो भक्तो सत्संगीओ અને એ સિવાય એમના દાવા ખાચાના જે સગા સંબંધી આ બધાને લે છે એની સાથે વળી લખું કંદોઈ નામનો એક બહુ જ ઉત્તમ પ્રકારની રસોઈ બનાવવા વાળો રસોઈયો છે મહારાજ કે તારે પણ આવવાનું છે। બીજા બધાએ વળી એ વખતે તો શું કહેવાય આવી કંઈ રોડ રસ્તાની વેલી વ્યવસ્થાની વચ્ચે કંઈ એવા વિકટ વાત આવે તો બે મોટા મલા મસાલધારી વાળંદોને પણ લે છે કે કોઈ જગ્યાએ સાંજના સમયે પણ જાનને જવાનું થાય તો એ સમયે અજવાળાની જરૂર પડે। પેટ્રોમેક્સ પણ ત્યારે નહોતી તો મોટા એવા જે મસાલ હોય ને એના ઉપર કપાસિયાનું તેલ નાખીને મોટા ભડકા કરે અજવાળું થાય અને એવી જ રીતે જાનની રક્ષા કરે એના માટે વોચમેન એટલે કે રખેવાળો એને પણ બધાને સાથે લીધા અને રાત્રે કોને જાગવાનું દિવસે કોને જાગવાનું એની આગળ કોણ ચાલે પાછળ કોણ ચાલે એ બધી જ આખી વ્યવસ્થા મહારાજ પોતે આ પ્રમાણે નીકળે। બળદને પણ સરસ મજાના બળદના શિંગડા શણગારે છે ને એના બળદની ઉપર કાંધીને ઝૂલને બધું આ પ્રમાણે એ કરીને બળદને તૈયાર કરે છે। બળદના કંઠમાળ ગળાની અંદર કંઠમાળ ઘૂઘરમાળ પગની અંદર પણ ઘૂઘરા બંધાવે છે ઘોડાને પણ ઘૂઘરા બંધાવે છે અને ઘોડાને પણ સરસ મજાના શણગાર સજાવી અને કેટલાક દરબારોને કહે છે તમે આગળ ઘોડા ખેલવતા ખેલવતા જાઓ। આવી રીતે જેમ ખરેખર એક માંગલિક ઉત્સવનો પ્રસંગ આનંદનો હોય એવી રીતે મહારાજ પોતે આ પ્રમાણે જાન લઈને નીકળે છે। અને એ સમયની વિશે મહારાજ અને દાદા ખાચર શરૂઆતની અંદર પહેલા ગઢડાથી જ્યારે બહાર નીકળે છે ત્યારે મહારાજ માણકી ઘોડી ઉપર વિરાજમાન થાય છે અને બીજી એક ઘોડી ઉપર દાદા ખાચર બેસે છે। હવે બંને જણા આ પ્રમાણે નીકળે છે અને પછી થોડેક આગળ જયા પછી દાદા ખાચર પોતે એક આવી રીતે રથમાં બેસે છે અને મહારાજ પોતે એ રથનું આવી રીતે સંચાલન કરે છે। સૌથી આગળ થોડાક ઘોડેસવારો છે અને પછી મહારાજ પોતે આ રીતે રથ લઈને આગળ નીકળી રહ્યા છે। રસ્તાની અંદર નાના મોટા 28 જેટલા ગામો આવે છે। દરેક ગામોની અંદર સત્સંગી છે સત્સંગ સમુદાય છે। આમ તો એ વખતે મહારાજ પોતે સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એ ભાવનગરને એ વિસ્તારની અંદર તો એકે ગામ એવું નહોતું કે જ્યાં સંતોએ ન પહોંચ્યા હોય અને સત્સંગ ન કરાવ્યો હોય અને એમાં હવે ભગવાન પોતે જ આવી રીતે જાન લઈને નીકળવાના હોય એટલે તો દરેકને એમાં આવવાની ઈચ્છાએ પણ મહારાજની આજ્ઞા ન હોય એટલે અંદર ન દાખલ થાય પણ એના દર્શન કરવા એનું સ્વાગત અને સામૈયુ કરવા તો ગામના ગામ આખા ઉમટે ગઢડાથી આગળ નીકળતા ઘણા બધા ગામ આવે છે। એમ બે ત્રણ નાના નાના પ્રસંગો જોઈએ। 8-10 માઇલ ચાલ્યા હોય એટલે પછી એક ગામ આવે છે રળિયાણા કરીને અને એ રણિયાળા ગુંદાળા કરીને પછી આગળ માલપરા ગામ આવે છે। માલપરા ગામ આવે છે એટલે મહારાજ થોડોક વિસામો ત્યાં આગળ લે છે અને એ સમયે ત્યાંના કરશન પટેલ છે એ ત્યાં દર્શન કરવા આવે છે મહારાજનું સ્વાગત કરે છે જાનને પાણી પાય છે। એ વખતે મહારાજ કહે છે કે આ બળદને પણ આટલો ટાઈમ થયો છે તો કંઈક ખાવાનું આપણે આપીએ તો એ તરત જ જે બધા પાર્ષદો મહારાજે સાથે બધા આવાઈ લીધા છે તો એને કે ચાલો અમારે ત્યાં ગયા ને તો એને જોયું તો પોતાના ખેતરની અંદર શેરડીનો વાઢ એમ હજી પાકી રહ્યો તૈયાર થવાનો ઊભો હતો। પાર્ષદોને કહ્યું કે આ શેરડી વાઢો। હવે શેરડી છે ને એ કંઈ બળદને કે ખવડાવવા માટે નથી, હા શેરડીનો જે સાંઠો લઈ લીધા પછીના ઉપરના જે આગળા પાછળનો ભાગ હોય ને એ ઘાસ તરીકે ખવડાવાય પરંતુ એનો જે મેઇન કામ તો એમાંથી ગોળ કે રસ બનાવવાનો હોય, હજી તો એ બનાવ્યો નથી। એમ તો કરશન પટેલે બધાને કહ્યું કે એટલે કો કાપતા ખચકાય છે, અરે કે હું તમને કહું છું ને કે મહારાજ પોતે રથ લઈને આવ્યા છે ને દાદાની જાન જાય છે ને દાદો એટલે દાદાએ કેવું સમર્પણ કર્યું છે કેવી સેવા કરી છે ને એની સુવાસ સમગ્ર પંથકની અંદર પ્રસરેલી છે એટલે બધાને મનમાં થાય છે કે એવી તો આપણે ન કરી શકીએ પણ આ તો આપણા મોટા ભાગ્ય એટલે શેરડી વાઢીને લાવે છે। અને મહારાજે પૂછ્યું કે ભાઈ 4 પૂળો કંઈ લાવ્યા એટલે પછી પાર્ષદો જે ગયા તેને કહ્યું કે મહારાજ કરશન પટેલે તો પોતાના ખેતરની અંદરથી ઊભીને ઊભી શેરડી અમારી પાસે વઢાવી અમે ઘણી ના પાડી। મહારાજ કહે છે પટેલ બહુ સરસ આમાં વાત કરે છે આપણે સમય નથી કે છે મહારાજ ટાણું આવે પણ નાણું આવે પણ ટાણું ન આવે એમાં તમારી જે સેવા કરવાની અને તમારી સેવા કરવા માટે તો પડાપડી થાય પરંતુ આ બળદની સેવા જે બળદ દાદાની જાનમાં જૂત્યા છે અને જે બળદને તમે ચલાવી રહ્યા છો
એની સેવા કરવાની, તમારા સંબંધ વાળાની સેવા ક્યાંથી? સંબંધનો મહિમા અદભુત બતાવ્યો છે અને એને સમજે છે, અંતરથી ઉદ્ગાર નીકળ્યા છે કે મહારાજ આવો તો આવી તક તો કોઈ દિવસ મળે જ નહીં, આ તો શેરડી વાઢવાની આવી. કરશન પટેલ કે મહારાજ મારું માથું વાઢવાનું હોય ને તો પણ હું વાઢીને આપી દઉં, એટલું કરું ને તોય 100 માથા જાતા રે સોંગા છોગાળા, એક સિરકે વાસ્તે ક્યુ ડરતે ગમાર, એવી આપણને અહીંયા પ્રતીતિ થાય છે. મહારાજ એની ભક્તિ જોઈ અને ખૂબ રાજી થાય છે. ત્યાંથી વળી પછી મહારાજ આગળ ચાલે છે, પાટણા આવે છે. પાટણાની અંદર કાળુભર નદી બે કાંઠામાં વહેતી, એમાં બધા સંતો ભક્તો સ્નાન કરે છે. ત્યાંથી વળી મહારાજ આગળ ચાલે છે, કેરાળા ગામ આવે છે. કેરાળા ગામની અંદર એક ભરવાડ છે, એ વહેલી સવારનો પોર હોય છે અને મહારાજ ત્યાંથી નીકળે છે. કોઈ એવું કહે છે કે કેરાળા ગામનો આ પ્રસંગ છે, કોઈ એવું કહે છે કે ભટવદરનો પ્રસંગ છે. પ્રસંગ સાચો છે, ગામમાં કદાચ ફેરફાર હોય તો. એ વહેલી સવારનો પોર છે અને મહારાજ ત્યાંથી પસાર થઈ જાય ને મહારાજના કાને એક પદ સંભળાય છે, શબ્દો સંભળાય, કીર્તનની કડી. મહારાજ થોડા સ્થિર થઈ ગયા. વહેલી સવારનો પોર હોય, નીરવ વાતાવરણ હોય, નિરભ્ર, નીરવ એટલે કે શબ્દ વગરનું, કોઈ પણ પ્રકારનો અવાજ ન હોય એવું સુંદર વાતાવરણ હોય ને સવારનો પોર હોય, અને ચોખ્ખી ભેંસનું દૂધ કે ઘી ખાતા હોય ને એ લોકોનો 1 કિલોમીટર સુધી અવાજ જાય. એ વખતે શ્રીજી મહારાજના સમયમાં આ એમ્પ્લીફાયર કે માઇક્રોફોન ક્યાં હતા, પરંતુ મહારાજ જ્યારે કથા કરતા હતા ને 1 લાખ માણસની સભામાં એમનો અવાજ સંભળાતો હતો, એવી રીતે આપણે ગ્રંથોમાં લખાયેલું છે ને બધાને એનો અનુભવ થયો હતો. તો એવી રીતે એ જમાનામાં તો બીજું કંઈ શું હતું જ નહીં સાધન. તો આ દૂર દૂર વહેલી સવારના પોરમાં આ બાજુ એની ગાયો ને ભેંસો ચરતી હશે અને કોઈક ઝાડ ઉપર ચડી અને પછી એક ભજન ગાઈ રહ્યો છે. ભજનના શબ્દો તો સાવ આવા હતા પણ એનો રાગ ઢાળ અને ખાસ તો ગાવાની જે હલક છે ને એ ભગવાનને ગમી ગઈ. મહારાજ થોડીક ક્ષણો માટે સ્થિર થઈ જાય. જાંબુડે

આયશમાં બસ જાંબુડે જાયશમાં અને જાંબુડા ખાઈશમાં. પણ એને કઈક એવું હશે ને ઘાયલ, એટલે કોઈ એના મિત્રને કહે છે કે તું જાતો નહીં, જાતો ખાતો નહીં, હે ગમે તે કારણ હોય. મહારાજે આ સાંભળ્યું ને એમને આ રાગ આ ઢાળ અને આ બધું ગમી ગયું. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું કે સ્વામી આવા કોઈ ભજન ગાવ બનાવો, આવા ભજન હોવા જોઈએ. હવે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા સંતો જે મહારાજની સાથે હતા ને, એમાં તો આ બધા તો ઘણા તો શીઘ્ર કવિ હતા, એટલે એમને તો કશું કંઈ કહેવાની જરૂર જ ન હોય. મહારાજે જે એમની સામે જોયું અને શ્રીજી મહારાજે એમના શરીર ઉપર જે શણગાર સજેલા હતા, મહારાજે એ વખતે જે વસ્ત્ર આભૂષણો પહેર્યા હતા, ત્યાંથી જ પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રણામ કરી અને પહેલી પંક્તિ શરૂ કરી.

નું અહીંયા જે ભાગ બાંધે ને આ ભાગ છે, અહીંયા સોનેરી મળ્યું. ભાલ વિશાળમાં ઝળકે, ભાલ વિશાળમાં તિલક કેસર નું નાસિકા નમણી અને દાંત ને હોઠ ને. પ્રેમાનંદ સ્વામીએ તો શરૂ કર્યું અંગે અંગનું વર્ણન, ભગવાનના એક એક અંગે અંગનું વર્ણન કરતા જાય છે. કોઈ એવું કે છે કે આ ભટવદરનો પ્રસંગ છે. વહેલી સવારે જયારે જાન ત્યાં ભટવદરને પાદર છૂટી અને એ સમયની વિશે આવી રીતે ત્યાં કોઈ અવાજ સંભળાયો અને પ્રેમાનંદ સ્વામીની સામે મહારાજે જોયું અને પ્રેમાનંદ સ્વામીએ શરૂ કર્યું. તો આ રીતે એક પદ, બીજું પદ, ત્રણ પદ પ્રેમાનંદ સ્વામી બનાવ્યા. તે દરમિયાન તો અહીંયા આગળ જાન તો આવી ગઈ છે, એટલે ગામની અંદરથી દાદા ખાચરના જે સસરા સામે પક્ષવાળા કહેવાય ને, એ લોકો જાનનું સ્વાગત કરવાનું, એને સામૈયું કહેવાય. એ સામૈયું કરવા માટે બધા આવ્યા અને આવ્યા તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખુદ જાનમાં આવ્યા છે, એટલે એક હાર મહારાજને પહેરાવે, દાદાને પહેરાવે. દાદા કરતાંય વધારે તો મહારાજને જ બધાએ પહેરાવે, કારણ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાનમાં પધાર્યા એવો તો પહેલો જ પ્રસંગ છે. ભગવાનની આખી કોટ ડોક હારથી ભરાઈ ગઈ. પ્રેમાનંદ સ્વામી મહારાજની

માં બાંયે બાજુ છે, કાજુ બાંયે બાજુ છે, નિરખું નિત્ય ધ્યાનમાં. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિના ચાર પદો બનાવ્યા અને ત્યાર પછી આ પ્રમાણે હવે જાનતો ત્યાં આગળ આવી ગઈ. અને હવે તો સામયું થયું, વરરાજાની પોખે ચાંદલા કરે અને હવે વિધિસર એમનો જે જગ્યાએ ઉતારો હોય ને ત્યાં લઈ જાય અને ત્યાં પછી અહીંની ભાષામાં કહે ને તો ફ્રેશ થાય, એટલે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પછી પરણવાનો જ્યારે વિધિ હોય ત્યારે લગ્નને માંડવે માયરે જવાનું હોય એ પ્રમાણે આજે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવ્યા છે. આ જ પ્રસંગનું પદ છે એવી ચોક્કસ ખાતરી નથી, પણ ખરેખર આને અત્યંત અનુરૂપ છે. સર્વે

સખી જીવન જોવાને ચાલો રે. એમ કરતા કરતા મહારાજ તો હવે ભટવદરની બજારની અંદર દાદા ખાચરને લઈને આવો મોટો માહોલ, આટલા બધા ભક્તો અને સંતો એવી રીતે જાનમાં આવ્યા હોય એવું તો ઇતિહાસમાં કોઈ દી પ્રસંગ બન્યો જ ન હોય.

આ તો દાદા ખાચર અને મહારાજનું સાથેનું આપણે લગ્નની વાત જોઈ, પણ આ બાજુ વટવદરની અંદર જસુમતી જે જેમની સાથે દાદા ખાચરના લગ્ન થવાના છે એમને પણ કેવી સુંદર ભાવનાઓ થઈ છે. એમણે પણ સાંભળ્યું છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ રૂકમણી વિવાહનો આખો એક પ્રસંગ લખ્યો છે, લગ્નના ગીતો બનાવ્યા છે. અને રૂકમણીજીને જ્યારે સ્વયંવર થયો અને પરણવાનું હતું ત્યારે એમનો ભાઈ હતો, એમની ઈચ્છા હતી કે મારે તો દંતવક્રના દંત ઘોષનો દીકરો શિશુપાલની સાથે આના લગ્ન કરવા જ. અને એમણે કહેલું કે હું એની સાથે તો લગ્ન ન જ કરું, હું તો ભગવાનને જ વરું. પરંતુ ભાઈની પાસે કશું ચાલ્યું નહીં ને લગ્નય થઈ જાય છે અને જાને આવી જાય છે. એ સમયે રૂકમણીજી ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે. એ જ પ્રાર્થના કદાચ આજે જસુબા પણ અહીંયા કરી રહ્યા હોય એવું આપણને દેખાય છે. મારી

સી મારી સંભાળ તમે લેજો. હવે તો લગ્ન વચ્ચેનો એક દિવસ છે, તમારા મને દર્શન થાય અને તમે જે આ મારું શું સદભાગ્ય ગણવું. દાદા ખાચર સાથે તો મારો સંબંધ થવાનો છે ને, નક્કી થયું, પરંતુ એના કરતાં મારા અંતરમાં વિશેષ આનંદ છે કે તમારી સેવા મને મળશે, તમારા સંતોની સેવા મને મળશે, તમારા ભક્તોની મને સેવા મળશે. હું તો વર્ષોથી સાંભળી રહી છું કે દાદાના દરબારની અંદર તમે જે ઉત્સવો કરો છો, જે સંતો ભક્તો ત્યાં આનંદ કરી રહ્યા છે ને, એ સેવાનો ભાગીદાર હવે હું પણ બનીશ એનો મને આનંદ છે. મહારાજ, મારે તો એક દિવસ એક વર્ષ જેવો લાગી રહ્યો છે, અને ક્યારે હું તમને મળું અને આ સેવાના સહભાગી થાવ. ભગવાન પોતે આ પ્રમાણે સમય થઈએ દાદા ખાચર અને આ પ્રમાણે શું કહેવાય જસુબાના એ રીતે હસ્તમેળાપ કરાવે છે, અને આ પ્રમાણે લગ્નના ગીતો પણ ત્યાં આગળ ગાય છે, અને ખૂબ માંગલિક વિધિ વેદ વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ કરી અને લગ્ન થાય છે. અગ્નિની સાક્ષીએ કદાચ કોઈને ખબર નહીં હોય, કેટલાક તો એવું સમજતા લગ્ન થાય ને ત્યારે લગ્નનો જે મંડપ હોય ને એમાં એક જગ્યાએ ધુમાડો કરવામાં આવે છે, અગ્નિ દેવતાને પ્રગટાવવામાં આવે છે, ખબર છે. એક છોકરો યુવાન હતો ને મને કહે તો મચ્છર ન હન ત્યાં થાય ને એટલા માટે મને કે શું બીજું કે ખબર નહીં શું કારણ હોય કે ત્યાં હું અગ્નિની જરૂર હોય, પણ કે કઈક એવું હશે જ ને કે મચ્છર બચ્છર ન થાય એટલા માટે રાખતા હશે. પણ મચ્છર થાય એટલા માટે નહીં, અગ્નિ દેવતા છે અને એ દેવતાની સાથે જ્યારે પુરુષ પત્નીનું કાંડું પકડે ને, આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે છે ને કાંડું હાથ કોઈનો પકડવો નહીં, કોઈને હાથ અને સાથ વિચાર્યા વગર ન દેવાય. કોઈ પણ વ્યક્તિને હાથ અને સાથ દે ને તો બહુ એમાંથી ખરાબ બને. અમે થોડાક સમય પહેલાં જ કંઈક કથા કરતા હતા ને આવી કંઈ વાત નીકળી ને, એમણે કહ્યું કે એક રોડ ઉપર ભાઈની ગાડી જતી હતી અને કોઈ એક સ્ત્રી ઊભા હતા, એટલે એણે બહુ જ આમ ઊંચા હાથ કર્યા હતા. ઘણી ગાડીઓ તો ગઈ પણ એક માણસને દઈ આવી કંઈ ખરેખર એની મુશ્કેલી હશે, એટલે

એની ગાડીમાં બેઠા નીચે જ ન ઉતર્યા. શું કરે એ, કે હવે હું તો તમારા ઘરે આવી એટલે તમારા ઘરે જ રહેવાની, અને પછી મહા ઉપાધિ થઈને ઘણું બધું એને થયું. તો કહેવાનું શું છે કે કોઈને હાથ અને સાથ આપવો ને, એ તો બહુ જોઈ વિચારીને આપવા જેવું છે, જોયા વિચાર્યા વગર ન અપાય. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, શાસ્ત્રો પણ કહે છે કે કોઈનું કાંડું તો પકડાય જ નહીં. હજી હાથને સાથ તો વિચારીને આપવો, પરંતુ કાંડું પકડવું ને કોઈનું, એ તો બહુ જ અઘરું છે. કાંડું પકડાય જ નહીં, પકડ્યા પછી છોડાય નહીં. કોઈનું કાંડું પકડવું નહીં, જો પકડે ને પછી પછી જિંદગીભર છોડાય નહીં. અહીંયા પાણી ગ્રહણ, પાણી એટલે હાથ, સંસ્કૃત શબ્દ છે, હાથને સંસ્કૃતમાં પાણી કે પાણી ગ્રહણ એટલે કે હાથ પકડવાનો. હવે હવે જ્યારે હસ્તમેળાપ વિધિ થાય ત્યારે એકબીજાના જે હાથ પકડે છે ને, અગ્નિદેવની સાક્ષીએ પકડે છે. અને એ સમયે મંગળ ફેરા ફરતા ફરતા બૂટ કે ચંપલ પહેરાય તો કઢાવી અને એનો સ્પર્શ કરાવે છે કે આ અગ્નિદેવની સાક્ષીએ તમે બે હવે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો, એટલે બંને બીજો વિચાર નહીં કરવાનો. એક નારી સદા બ્રહ્મચારી અને પત્ની એક પુરુષ જ, પછી બીજા બધાએ ભાઈ બાપ સમાન સમજવાના. આવા વ્રતથી અને આ અગ્નિદેવની સાક્ષીએ તમે બે હવે જોડાયા, અને છેલ્લે જ્યારે તમે છૂટા પડો ને ત્યારે આ જ અગ્નિથી જ તમારો છૂટા પડવાનો વિધિ થાય. એટલે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એના ઘરેથી જ અગ્નિ સળગાવીને લઈ જવામાં આવે છે. તો ત્યાં જઈને માચીસથી સળગાવતા તો ના મળે. એ આ જ લગ્નનો માંગલિક અગ્નિ છે કે જે અમે જીવનભર સાથે રહેવા માટે તમારી સાથે વચનથી બંધાયેલા છીએ. હવે આજે અમે છૂટા પડીએ છીએ, તો એ છૂટા પડવામાં પણ તમે જ અમને આ રીતે સાથ સંગાથ આપો, એવી રીતે આ લગ્નનો આખો વિધિ છે. અહીંયા તો સમય નથી, આપણે એની વધારે વાત કરતા નથી, પરંતુ આ પ્રમાણે મહારાજે ચાર મંગળ ફેરા ફેરવી, વરકન્યાની ભલી જોડ બનાવી, ઢોલ નગારા ગડગડે, વાજિંત્રોનો પાર નહીં, બ્રહ્માદિક દેવતાએ પણ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી, અને ધન્ય ગ્રહસ્થાશ્રમ, વિશ્વની અંદર ગ્રહસ્થાશ્રમનું એક અજોડ અદ્વિતીય દ્રષ્ટાંત પૂરું પાડનાર ભગવાનના હાથે આ એક યુગલ આ રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યું છે. દરેક હર્ષોલ્લાસથી આ પ્રમાણે દાદા ખાચર અને જસુબાને ખૂબ વધાવ્યા, નાના મોટા અનંત પ્રકારની ભેટો મળી. હજી ખૂબ લાંબુ વર્ણન છે, પછી તો એ સમય પ્રમાણે મારે ત્યાંથી હવે નીકળવાનું છે, વિદાય થવાની છે. એ સમયના રિવાજ પ્રમાણે બીજે દિવસે આ એકાદશી હતી. આપણે આગળ જોયું ને કે ભાઈ મહાવત મહાસુદ દસમને દિવસે મહારાજ ત્યાં એલું કરું છે, ને હવે એકાદશી છે એટલે જે વળાવવાની જાન હોય એ લોકો કે મહારાજ અમે તમને જમ્યા વગર ન જવા દઈએ, હવે આજે તો એકાદશી છે. તો વળી સુરા ખાચર બોલ્યા કે મહારાજ અમારા દરબારોમાં તો વરોઠી વળાવાય. મહારાજ કે અમને તો એવી કઈ ખબર પડતી નથી ભાઈ વરોઠી વળાવી એટલે હું. તો કે વેવાય પક્ષનું એટલે કે કન્યા પક્ષનું નહીં જમવાનું, આપણે રસોઈ સામેથી આપવાની અને આપણે એને જમાડવાના, પણ આજે તો એકાદશી છે. મહારાજ કે એકાદશી હોય તો પછી આજે આપણે એને ઊંધી મૂકીએ. અને ભગવાને પહેલી વાર ધર્મ સંસ્થાપનાર થાય, ભગવાન છે ને સમર્થ શિવ ન કરે રે પ્રભુ પલમાં ચાહીસો કરે. એ તો તિથિને બદલવી હોય તો બદલી પણ શકે, પણ તિથિ ન બદલી. બાકી ઘણી વાર બે એકાદશી બે દશમ આવે છે એવું બધા, એ વખતે ક્યાં ઘરે ઘરે તિથિ કેલેન્ડરો હતા, ધાર્યું હોત તો એ કરી કરાવી શકે, પણ ભગવાને એક વિશિષ્ટ સ્મૃતિ આપવા માટે અને એમનામાં જ મનસ્વી રીતેની પણ એમની આજ્ઞાથી જ્યારે કરીએ ને ત્યારે નિર્ગુણ બને છે. એકાદશીને દિવસે ભગવાને બધાને જમાડ્યા. જગન્નાથપુરીની અંદર એકાદશી ઊંધી બુકાયેલી છે શાસ્ત્ર પ્રમાણે. એકાદશીને દિવસે પણ ભાતનો પ્રસાદ આપે છે, ભાત તો અનાજ કહેવાય ને, એકાદશીને દિવસે અનાજ ન ખવાય. તો જગન્નાથપુરીની અંદર તો જે કોઈ જાય ને એને એકાદશીને દિવસે પણ ભાતનો રાંધેલો ભાત ચોખા રાઈસ એનો જ પ્રસાદ આપવામાં આવે છે, અને એને કંઈ શાસ્ત્રમાં બાધ ગણાતું નથી. એવી રીતે મહારાજે કહ્યું કે જ્યાં ભગવાન અને સંત હોય ને, 68 તીર્થ મારા સંતને ચરણે. જગન્નાથપુરી 68 તીર્થમાંનું એક તીર્થ છે, અને ભગવાન જ્યાં હોય ને ત્યાં આરતીમાં બોલીએ ને જય સદગુરુ, કોટી ગયા કાશી. ગયા કોટી ગયા એટલે આમ ગયા નહીં, ગયા તીર્થ ક્ષેત્ર છે, પિતૃ શ્રાદ્ધ જ્યાં થાય છે ને એ ગયા, 1 કરોડ ગયા અને 1 કરોડ કાશી આ ભગવાનના ચરણની અંદર છે. એવું જે બોલતા હોય આવા પ્રસંગે એને સમજવાનું આવે. ભગવાને આવી રીતે સૌને એકાદશીના દિવસે બધાને જમાડ્યા, અને ત્યાર પછી
જે બ્રાહ્મણો હતા ને એને વળી લોભ લાગ્યો કે આવા ભગવાન એને આવા દાદા ખાચર તો રાજા કહેવાય છે, તો એની આગળથી દક્ષિણા વધારે લેવી. હવે લગ્ન વિધિ પ્રસંગે જ મહારાજે બ્રાહ્મણોને તૃપ્ત કરેલા, દક્ષિણા આપેલી, પરંતુ હજી એને લોભ હતો. એને થયું કે ગામડા ગામની એવું કંઈક કરતા હશે કે બ્રાહ્મણો આમ જાન જતી હોય ત્યાં આડા ફરીને ઉભા રહે ને તો એ દક્ષિણા અમુક માગે એટલી આપવી પડતી હોય. એ ભગવાન છે એની રીત જગત છે ન્યારી, એને કોઈ બાંધી ન શકે, એને કોઈ પહોંચી ન શકે, એને કોઈ તર્કમાં કશું કાંઈ જ કરી ન શકે. એટલે પછી સામાન્ય રીતે જે રસ્તેથી જાન આવી હતી એ જ રસ્તેથી જવાનું હોય. મહારાજે તો સાથે મયારામ ભટ્ટ વગેરે બ્રાહ્મણો હતા ને એને પૂછ્યું કે જાનને જવાનો કયો રસ્તો ઉત્તમ. તો ભટ્ટવદરની અંદર ત્રણ રસ્તા હતા જવા આવવાના. તો મયારામ ભટ્ટ મહારાજની સામે જોયું, ભટ્ટજી તો તરત પામી ગયા કે મહારાજ મને પૂછવાનો તો કંઈક ચોક્કસ હેતુ હોય, નહીંતર મને શા માટે પૂછે. એટલે મયારામ ભટ્ટે મહારાજની સામે જઈને, મહારાજ પૂર્વ દિશા સારી. મહારાજ કે બરાબર છે, હાકો. અને પૂર્વ દિશા તરફથી રથ હાંક્યો અને બ્રાહ્મણો બધા ઉત્તર દિશામાં જ્યાંથી આવ્યા હતા ને ત્યાં ટોળું વળીને ઊભા હતા. મહારાજ તો આ બાજુથી નીકળી ગયા, લોભીનો લોભ છોડાવે, કોકને વળી આવી ઈચ્છા હોય તો એને જમાડે. પણ આ પ્રમાણે રસ્તાની અંદર ચાલતા ચાલતા વચ્ચે એક હિંડોરડા કરીને ગામ આવે છે, જ્યાં આત્માનંદ સ્વામીના એક શિષ્ય હતા. અને આત્માનંદ સ્વામી એને સ્વપ્નમાં દર્શન દીધા કે આ રસ્તેથી અત્યારે જે ભગવાન રથ હાંકીને આવે છે ને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, તમે એના દર્શન કરજો. એના આ તો લગભગ 4-5 અધ્યાયમાં વિવાહનું વર્ણન છે, આપણે તો ખાલી 5-7 મિનિટમાં એને હવે પૂરું કરવાના છીએ. પછી આગળ ચાલતા એક ગોદડકા કરીને ગામ આવે છે, ત્યાં વળી એક ડોશીમાં હતા, પૂનમતી ડોશી એમનું નામ. પૂનમને દિવસે જન્મ થયો હશે એટલે પૂનમતી નામ પાડ્યું હશે. પરંતુ એને વળી એવું બનેલું કે એનો છોકરો અત્યંત બીમાર થયેલો અને કોઈ રીતે સાજો થાય એવું હતું નહીં. એણે માનતા માની કે જો સ્વામિનારાયણ ભગવાન હોય અને મારે ત્યાં પધારે ને તો હું એને 7 કોરી ભેટ મૂકું. એ 7 કોરી એ વખતે તો ઘણી કહેવાતી હશે, એટલે એક પ્રકારનું નાણું 7. તો સારું, મહારાજ સામેથી ત્યાં ગયા, ડોશીમાને યાદ કર્યા, એના ઘરે પહોંચ્યા. જાન ત્યાંથી નીકળીને ત્યારે બોલાવીને પહોંચ્યા. ડોશીમાને આવું કીધું, એના સંકલ્પ જાણી ગયા. એટલે ડોશીમાએ શું કર્યું, 5 કોરી ભેટ મૂકીને 2 કોરીની રસોઈ આપી. મહારાજ કે ડોશીમાં તમે 7નો સંકલ્પ કર્યો તો ના 5માં પતાવ્યું, 2 ક્યાં ગઈ? ડોશીમાં કે ભગવાન તો બધું જાણે છે. આ તો એક નાનો પ્રસંગ છે, પણ ભગવાનની આગળ આપણે જે કંઈ સંકલ્પ કર્યો હોય ને એ પૂરો કરવો. ભગવાન તો જાણે તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તકી ચોરી. આ ચિત્તની ચોરી કહેવાય. આપણું જે મન છે એને કંઈક ચોરી કરી હોય ને, કોકની વસ્તુ ઉપાડી હોય તો બીજા જાણે, પણ આપણું ચિત્ત કંઈક ચોરી કરે એ ભગવાન સિવાય કોઈ જાણે નહીં. આવી રીતે રસ્તાની અંદર ઘણા બધા ભક્તોને આવી રીતે સુખ આપતા આપતા મહારાજ ગઢપુરની અંદર પધારે છે. અને ગઢપુર પધાર્યા પછી બીજે દિવસે દાદા ખાચર કુટુંબીજનો તરફથી રસોઈ હોય છે અને મહારાજ બધા સંતો હરિભક્તોને જાતે પીરસી અને આ પ્રમાણે ખૂબ એક સુખ આપે છે. અને આવી રીતે દાદા ખાચરના લગ્ન વિધિ છે ને બીજી વારના ધામધૂમથી પૂરા થાય છે. હવે મહારાજ આ પ્રમાણે બીજા કેટલાક શું કહેવાય કાર્યો કરવા માટે વિચરણમાં નીકળે છે. એમાં ગઢપુરની અંદર તો મહારાજે ઘણા ઘણા કાર્ય કર્યા છે અને બીજે વિચરણ કર્યું હોય ત્યાં પણ ઘણા બધા કાર્ય કરેલા છે, એની અત્યારે આપણે વિશેષ વાત કરતા નથી. પરંતુ સમુક થોડોક સમય ગયા પછી શ્રીજી મહારાજને દાદા ખાચર અને કુટુંબીજનો કહે છે કે મહારાજ તમે અમદાવાદની અંદર મંદિર કર્યું, ભુજમાં મંદિર કર્યું, વરતાલની અંદર મંદિર કર્યું, ધોલેરાની અંદર મંદિર કર્યું અને અમારે ત્યાં કા નહીં, ગઢડામાં જે જગ્યાએ તમે રહો છો ત્યાં કેમ મંદિર નહીં? એટલે પછી મહારાજે કહ્યું કે તો આપણે આવતીકાલે અહીંયા મંદિર કઈ જગ્યાએ કરવું એની જમીન જોવા માટે જઈએ. કે સારું. એ વખતે મહારાજે ભગુજી રતનજી વગેરે 10 પાર્ષદોને કહ્યું કે તમારે અમારી સાથે આવવાનું છે અને આપણે જગ્યા જોવા જઈએ ને એ વખતે માપણી કરવા માટેની દોરી એ સાથે લેવાની છે અને ચૂનો એટલે કે સફેદ લીટી કરવા માટે બોર્ડર બનાવવા માટે આવું બધું મહારાજે આ બધા પાર્ષદોને કહી અને અત્યારે જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર છે ખેલા નદીના કાંઠે ટેકરા ઉપર એ ટેકરો જોવા માટે મહારાજ આવ્યા. એ ટેકરાની જગ્યા જોઈ મહારાજનું મન ત્યાં ઠર્યું. અને પછી એ સમયને વિશે મહારાજ એ કહે છે કે અહીંયા આગળ દરવાજો આવશે,
અહીંયા વળી જીવા ખાચરનો જે દરબાર છે ને, એ દરબાર પાછળ એક બીજો દરવાજો આવશે. અને અત્યારે જ્યાં શાક માર્કેટ છે, જે હવે તો આપણે એ બધું લઈ લીધું, મહારાજે જે વખતે વર્ણન કર્યું હતું ને, એવો જ દરવાજો હવે અત્યારે બની રહ્યો છે. અને મહારાજે જે બીજો દરવાજો મૂકવાનો કીધો એ પણ બની રહ્યો છે. અને એક દરવાજો મહારાજે કહ્યું કે ઘેલાના ઘાટ તરફ મૂકવો, એટલે સંતોને સ્નાન કરવા જવાનું થાય, એ તો આપણે બધાએ દર્શન કર્યા ને જોઈએ છીએ. તે બધી જગ્યા મહારાજ જોઈને બહુ પસંદ પડી, પછી ક્યાં મંદિર કરવું, ક્યાં ધર્મશાળા કરવી, આખો નકશો પ્લાન બનાવ્યો અને ચૂનો સાથે લીધો, તો એનાથી બધે નકશો માપ્યો, એટલે કે ચૂનાથી ચિતરી દીધો. અને પછી અહીંયા આગળ આવ્યા દરબારમાં. દરબારમાં આવ્યા પછી મહારાજે જીવા ખાચરને વાત કરી કે બાપુ, આજે તો તમને એક વધાઈના સમાચાર આપવાના છે. ત્યારે કે શું? તો કે આવી રીતે મંદિરની જગ્યા જોઈ આવ્યા. બાપુ રાજી થયા અને કે ઝટ કરો, હવે સારા કામમાં 100 વિઘન, માટે આનો બજો ઢીલ ન થાય. મહારાજે કહ્યું સારું. એકવાર, બે વાર, ત્રણ વાર જ્યારે આવી રીતે જીવા ખાચરે કહ્યું ને, એટલે મહારાજે પછી દાદા ખાચરને બોલાવીને કહ્યું કે ભાઈ, આપણે તો મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે, તો એના માટે તગારા ને પાવડા ને કોદાળા ને કોષ ને આ બધું જે કંઈ સાધન સામગ્રી જોવે એની તૈયારી કરો. એ વખતે દાદા ખાચરના જે કારભારી હરજી ઠક્કર અને રાધા ઠક્કર છે ને, એ મહારાજને કહે છે કે મહારાજ, આ જે જગ્યા છે ને એ કંઈ દાદા ખાચરની એકલાની નથી, એ તો જીવા બાપુની પણ અંદર છે ને, અડધો બહેનનો ભાગ છે. મહારાજ કે જીવા ખાચર જ અમને ઉતાવળ કરવાનું કહે છે. તો પછી હરજી ઠક્કર ને લાધા ઠક્કર કહે છે, મહારાજ જો જીવા ખાચર કહેતા ને તો લો આ કાગળ ને પેન. એ તો બંને મહારાજની સાથે રહીને મહાબાહોશ હોશિયાર હતા, એટલે કે આ કાગળ ને પેનની અંદર લખાવો કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂરજ અને ચાંદો તપે ને ત્યાં સુધી આ જમીનની અંદર આગળના કોઈ પૂર્વજો કે પાછળના કોઈ કુટુંબીજનોનો આમાં લેશ માત્ર કશું લાગે વરગતું નથી, એવી પ્રકારનો લેખ કરી આપે, એટલે પછી આપણે ખાતમુહૂર્ત કરીએ. આવો પાક્કો લેખ લખવાની જ્યારે વાત કરીને, ત્યારે જીવા ખાચરને કહ્યું કે લો આમાં સહી કરો. એ તો બે લખીને જ લાવ્યા, કારણ કે હવે તો અર્પણ જ કર્યું તો સહી જ કરવાની હોય ને. અર્પણ વસ્તુ જુદી છે અને સમર્પણ વસ્તુ જુદી છે. અર્પણ કઈ વસ્તુ થઈ શકે? સ્વામી હમણે પેલું સંકલ્પ કરાય ને, કે અર્પણનો સંકલ્પ કરાય ને, અર્પણ કહેવાય એને. એ પાણી આપ્યું, મૂકી દીધું, પતી ગયું, જય સ્વામિનારાયણ. સમર્પણ એટલે, અર્પણ એટલે છે ને ડોનેશન, અને સમર્પણ એટલે ડેડિકેશન. એમાં પછી સંપૂર્ણ આપી દીધું, પછી પાછું લેવાની કે કોઈ એની ફળની ઈચ્છા રાખવાની હોય નહીં. જીવા ખાચરને પછી કહે છે ને, જીવા ખાચર કે આજે નહીં કાલે, શું થાય તમે તમારે ખાતમુહૂર્ત કરો ને. મહારાજ કે આપણે એવી રીતે ખાતમુહૂર્ત કરવું નથી. અને એમનામ સમય જાય છે, તો મહારાજ એક દિવસ ઉદાસ થઈ અને સારંગપુર જાય છે. ત્યાં પણ એક જીવા ખાચર હતા, એ તો પરમ ભક્તરાજ હતા. અત્યારે એમના વંશજની અંદર સારંગપુરની અંદર સારંગપુર નરેશ હક્કા બાપુ વિરાજે છે ને, એ એમની 6ઠી પેઢીએ થાય. પરંતુ એમના જે વડવામાં જીવા ખાચર હતા, એ તો પરમ ભક્તરાજ હતા. અને મહારાજ સારંગપુર ગયા ને, તો સારંગપુર અંદર જઈ અને મહારાજ રોજો ઘોડો લઈને ગયેલા. અને ત્યાં આગળ જઈ અને અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને, ત્યાં આગળ મહારાજે રોજા ઘોડાને કુંડાળે નાખ્યો, ફેરવ્યો. એનું એક ટૂંકમાં બહુ નાનું કાવ્ય બનાવેલું કીર્તન, એનાથી આપણે સમજી જશે. કહે શ્રીજી સુણો તમે દાસ, રમે હરી રંગતાળી, વળી કુંડાળાની કહું વાત, રમે હરી રમતાળી, અસુર જે વળી અસ

વળી મહારાજ કે અહીંયા અસુરનો ઉપદ્રવ હતો, ઘોડાને ફેરવીને ઘોડાના ડાબલાથી અસુરોનો નાશ કર્યો. ઘોડાને મનમાં પણ એક અહમ ઈગો આવી ગયેલો કે જો હું છું તો ભગવાનને આવી રીતે લાવું છું, તો એને કુંડાળે નાખીને પરસેવો વાળી દીધો એટલે એ પણ ઢીલો ઘેંસ જેવો થઈને બેઠો. અને આજે મેં કુંડાળે ફેર્યા ને એ કર્યું, વળી કુંડાળાની કહું વાત રમે હરી રંગતાળી, કર્યું મોટા મંદિરનું ખાત. અહીંયા પણ ભવિષ્યમાં મોટું મંદિર થવાનું છે ને એનું ખાતમુહૂર્ત મેં આ ઘોડાને કુંડાળે નાખીને કર્યું. આવી રીતે સારંગપુરની અંદર મહારાજે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. દાદાજા ખચરને કુટુંબીજનો મહારાજ માટે અહીંયા આગળ આવ્યા અને સો સો વાના કરી મહારાજને કહે છે કે મહારાજ અમારા દરબારની અંદર તમે કહો ત્યાં અમે જમીન આપીએ, પણ મંદિર તો અમારે ત્યાં જ થાય. અને એવી વિનંતી એવી ભક્તિભાવથી બધી વાતો કરી એટલે પછી મહારાજ કહ્યું સારું, તો પછી અમે તો હવે ગઢડા આવીએ છીએ. ગઢડા આવવાનું નક્કી કર્યું એટલે આ જીવા ખાતર ઉદાસ થઈ ગયા કે મહારાજ તમે મને હા પાડી અને હવે અહીંથી જાઓ. બોલ્યા દીન દયાળ દુઃખી મથશો, ચિંતા તમારી થશે, થાશે ધામ પ્રતાપી દેવ તણું તો વિશ્વે વિખ્યાત થશે. સદૈવ સારંગ પુરસ્ય રમ્ય આપણે બોલીએ છીએ ને એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા છે કે અહીંયા પવિત્ર ભવિષ્યની અંદર એવું મોટું મંદિર થશે એ સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત થશે. આ સ્થાને બહુ સંગત શ્રેષ્ઠ જનના તે કારણે આવશે. મોટું તીર્થ ગણી મહામુનિજનો મહાત્મા સૌ ગાવશે. આપણે સૌ સદૈવ સારંગપુર રમ્ય જે ગાઈએ છીએ એ શ્રીજી મહારાજે એ વખતે કોલ આપ્યો છે. જીવા ખાચરને કહ્યું કે અહીંયા ભવિષ્યમાં મંદિર થશે માટે તમે ઉદાસ ન થાવ. અને મેં અત્યારે તો ગઢડા જઈએ છીએ, ભગવાન એ પણ ભક્તાધીન એટલે ભક્તિવાળા હતા, મહારાજની ઈચ્છા પ્રમાણે કરે એવા. એટલે પછી મહારાજને રજા આપી ગઢડા આવે છે. અને ગઢડા આવ્યા પછી આ દાદા ખાચરના દરબારની અંદર મહારાજને કહે છે કે હવે મહારાજ તમે જે જગ્યા કહો એ જગ્યાએ અમે તમને આપીએ. મહારાજ ચારેય તરફ ફર્યા પછી દાદા ખાચરના દરબારની અંદર અત્યારે જે જગ્યાએ મંદિર થયું ને એ બાજુ પણ બે ઓરડા હતા. અને એ દાદા ખાચરના નાના એક બેન હતા જેનું નામ પાંચુબા. એ પાંચુબાના ઓરડા કહેવાતા, એ ઓરડામાં પાંચુબા રહેતા હતા. અને મહારાજ એના સામે દ્રષ્ટિ કરી અહીંયા આપણે મંદિર કરવું છે. અને પાંચુબા તો બહુ રાજી થયા. દાદા ખાચર કુટુંબીજનો પણ બધા ખૂબ રાજી થાય છે. અને મહારાજને કહે છે કે તમે કહો એ પ્રકારનો લેખ, કાગળમાં કહો તો કાગળમાં, તાંબ્રપત્ર ઉપર કહો તો તાંબ્રપાત્ર ઉપર, તમે કયો ત્યાં કયો એવી રીતે એવી શરતથી અમે લેખ લખી આપીએ, પરંતુ અહીંયા આગળ આ પ્રમાણે મંદિર કરો. અને મહારાજે એ પ્રમાણે એમની ભક્તિ જોઈ અને મહારાજ કહે છે કે રંતીદેવ અને અમરીશ પણ તમારા ત્યાગ આગળ ઝાંખા પડે છે. શાસ્ત્રની અંદર આ બધાના ત્યાગની બહુ મોટી વાતો છે, પરંતુ તમારા અને મહારાજની આંખમાં આંસુ આવી જાય છે. માજ કે શું આ કુટુંબની સમર્પણ ભાવના છે, અમારો બોલ નીચે પડવા દેતા નથી, અમે જેમ અમારું મન વળે ને એ બાજુ એ પ્રમાણે કરવા તૈયાર થાય છે. મારે તરત રામચંદ્ર ભટ્ટને બોલાવી અને જેઠ સુદ એકાદશીના દિવસે આ મંદિરનું ખાતમુહૂર્ત કરાવે છે. એ સમયે નાના મોટી બધી સેવાઓ લખાય છે. દુબળી ભટ્ટના તેર દોકડાની વાત પણ એ જ સમય આવે છે. વળી એ સમયે ખોપાળાના જેઠા માણિયા કરીને હરિભક્ત હતા, એમણે કહ્યું કે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી એક ગાડું બળદ અને હું ત્રણ આ મંદિરની સેવામાં રહેશું. મહારાજ બહુ રાજી થાય છે. અને એ સમયે છેલ્લે દાદા ખાચર ઉભા થાય છે કે મહારાજ એમને તો છે ને 18 જોડી બળદ હતા, એટલે 18 ગાડા હતા. તમારી જેમ કોઈની એક ગાડી હોય બે ગાડી હોય ને એવી રીતે દાદા ખાચડા હતા. એને કહ્યું કે મહારાજ 18 ગાડા એ બળદ અને એને ચલાવવાવાળા સાથી દાડિયા જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ને ત્યાં સુધી બધા જ કૃષ્ણાર્પણ, બધા જ આ પ્રમાણે મંદિરની સેવામાં. અને આવી રીતે મહારાજની દેખરેખ નીચે મંદિરનું કામ જોરશોરથી ચાલુ થાય છે. અને ટૂંક સમયની અંદર જ આ પ્રમાણે મહારાજ જોતામાં તો મંદિર આખું ઉપર આવે છે. એ દરમિયાનમાં તો બીજા ઘણા બધા પ્રસંગો બને છે. અને શું કહેવાય, સયાજીરાવ ગાયકવાડ પણ મહારાજના દર્શન કરવા ત્યાં આવે છે. વળી આ બાજુ ભાવનગર નરેશ વજયસિંહ બાપુ વારે વારે કાન ભંભેરણી થતી હતી ને એને પણ સત્ય વાત સમજાય છે. અને એ પોતે પણ ગઢડાની અંદર આવે છે, મહારાજના દર્શન કરે. આમ તો પ્રસંગ એવો બને છે કે જોત જોતામાં મંદિર એટલું તૈયાર થયું ને હજી જીવા ખાચરથી રહેવાતું નથી. એટલે જીવા ખાચર ફરી એકવાર ભાવનગર જાય છે અને ભાવનગર નરેશને કહે છે કે અહીંયા જે કોઠલો થયો છે ને તો એની અંદર તો દાદો ખાતર છે ને અસ્ત્ર શસ્ત્ર દારૂગોળોની બધી ભરવાના છે. અને એ જ સમયે જોગીદાસ ખુમાણ, જે ગુજરાતનો મહાન ખ્યાતનામ બારવટીયો, એટલે ખાચર અને ખુમાણ એ બધા ધીંગાણે ચડેલા. અને એ સમયે વજયસિંહ બાપુને મનમાં શંકા ગઈ કે જો આ બે એક થઈ જશે ને તો મારું રાજ્ય પણ
કદાચ જશે અને એના માટે જ કદાચ આ તૈયારી કરતા હોય. કાચા કાનના એ જરા ભંભેરણી થાય છે અને એ સમયની વિશે શ્રીજી મહારાજ નક્કી કરે છે કે રાજ્ય તરફથી કંઈ ઉપાધિ આવે તો આમ કોઠલો થયેલો, એટલે કે અત્યારે હ્યુસ્ટનમાં જે મંદિર થયું છે ને જેટલો ભાગ એટલો જ કોઠલો, એટલે એટલો જ ભાગ સ્લેબ ભરાય એટલો. મહારાજે તરત જ બધાને બોલાવી દીધું કે બહાર કરવી જમે કહીએ ને કરી સમય લાવી અને પ્રતાવે કે છે કે આ બાજુથી એટલે માણસો નીકળી ગયા. અમે એને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન ગઢડાનું આવું પોતે મંદિર કરે છે ને આરતી ઉતારવા નથી રહેતા. સાંજ સુધી ત્યાં મહારાજ ગઢડાથી બાજુમાં જ ગઢડાના સીમમાં રાધા નિત્યાનંદ સ્વામીને કહે છે કે તમે આરતી ઉતારજો, નગારાને ઝાલર વાગશે ને એનાથી અમે સમજશું કે આરતી થઈ ગઈ. અને એવી રીતે ગઢડા મંદિરની આરતી સંવત 1885 આસો સુદ છે. પછી થોડાક સમયે ભાવનગર નરેશ વજેસિંહ બાપુને સમજાય છે અને ઘેર આવે છે. દાદા ખાચર બધી જગ્યાએ ફરીને બતાવે છે. મહારાજ પણ કે જો આ કોઠલા નથી, આ તો ભગવાનનું મંદિર છે. એ સમયે વજેસિંહ બાપુ મહારાજની માફી માગે છે અને પછી તો ઘણું ઘણું કર કરે છે કે મારી ભૂલ થઈ, આ છે તે થયું. મહારાજ કે અમે તો કોઈની ભૂલને ભૂલ ગણતા નથી, ભગવાનની ઈચ્છાથી જે થયું એ. પરંતુ અહીંયા આગળ તો આવી રીતે કેટલાય લોકોને સંસ્કાર અને સત્સંગનો લાભ મળશે એના માટેનું આવું એક દિવ્ય ધામ મંદિરો બની રહ્યું છે. આવી બધી મહારાજ વાતો કરે છે. અને હવે આ 1885 સાલ પણ લગભગ પૂરી થવા આવી છે. એ સમયે અંગ્રેજ સરકાર સર્જન

0: મલકમના રાજકોટથી બે ત્રણ પત્રો મહારાજને આવે છે, ભગવાનને મળવાની એમની બહુ ઈચ્છા છે. પરંતુ શ્રીજી મહારાજે હવે આ વર્ષ દરમિયાનમાં પોતે મંદવાળ ગ્રહણ કર્યો છે. શ્રીજી મહારાજે પોતાની સમગ્ર ઉંમર દરમિયાન 6 વાર મોટા મંદવાળ ગ્રહણ કરેલા છે. એમાં એક મંદવાળ પહેલો એ અગતરાયની અંદર કરેલો છે, પછી ગઢડામાં કરેલો છે, પંચાળામાં કરેલો છે. એવી રીતે જુદી જુદી જગ્યાએ જે મંદવાળ કર્યામાં આ વખતે મહારાજે જે મંદવાળ ગ્રહણ કર્યો છે સામેથી એ ઘેરો મંદવાળ છે. પરંતુ સર જોન માલકમના બહુ જ પત્રો એમના ઉપર આવવાથી આગ્રહ હોવાથી એ બીમારીને દૂર કરી અને મહારાજ આ પ્રમાણે એમને મળવા માટે રાજકોટ જાય છે અને ઐતિહાસિક મુલાકાત થાય છે. શિક્ષાપત્રી એમને ભેટ આપે છે અને દાદા ખાચરની પણ મહારાજ ઓળખાણ કરાવે છે. બધા સંતો ભક્તોને જોઈને સરકાર ખૂબ રાજી થાય છે. મહારાજ એમને આશીર્વાદ આપે છે કે તમારું રાજ્ય પણ તમારી રાજ્ય વ્યવસ્થા દે. અને પછી મહારાજ ગઢડા આવી અને ફરીથી પાછો એ મંદવાળ ગ્રહણ કરે છે. મંદવાળની પણ લીલા તો ઘણી લાંબી છે, પરંતુ એ સમયને વિશે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર છે અને બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ફરતું જ્યારે અહીં આવ્યું, હવે તો મહારાજે એવી રીતે મંદવાળ ગ્રહણ કરેલો છે કે ખાવાનું પીવાનું પણ લગભગ બહુ ઓછું કરી દીધું છે અને ઉઠવાની પણ એમની જે સવારની વહેલી નિત્યની ક્રિયા એમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. કોકવાર વહેલા ઉઠે, મોડા ઉઠે, ન ઉઠે અને શરીર દિવસે દિવસે વધારે ને વધારે ક્ષીણ પડતું જાય છે. એ સમયે બધાને થયું કે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત હોય તો મહારાજને હસાવે, રાજી કરે, કંઈક રમૂજ કરે.
1: યોગી બાપાએ સંકલ્પ કરેલો એકાંત સાધુ, ભણેલા ગણેલા સાધુ બનાવવા, અને એ 10 વર્ષ પહેલાંથી શરૂ કરી દીધું યોગી બાપાએ. અને જે આવે એને સ્વામી યોગી બાપા કે બનાવવા છે, ઘોડાને ખબર ના પડે શું બનાવવું. પણ પછી બાપા કે હા પાડો, સમજ્યા વગર હા કે હા પાડો, એટલે હા પાડી દે. બાપાને એવો પ્રેમ હતો જે કે બધું બધા કરવાની વાત, એટલું બધું લાગણી, એટલું બધું અમને જ યાદ કર્યા કરે બાપા. બીજું બધું હરિભક્તો બધાને યાદ કરે, પણ વિશેષ અમને યાદ કરે. રોજ એક પત્ર લખે યોગી બાપા પોતે, અને પહેલાં ઘણા બધા પત્રો છે, 301 પત્રો છે. અને જ્યાં 2-3 ઠેકાણે યોગી બાપાએ નીચે બેસીને અને 51 લખીને અને રિંગ મારેલી, 3 ઠેકા, એક કલોલ અને એક ઝાડેશ્વર અને કડી ના કલોલ ઝાડેશ્વર અને કરખડી, ત્રણ જગ્યા એકાવન લખીને અને પછી રિંગ મારી. કલોલમાં તો યોગી બાપાએ 2 રેલના પાટા એની વચ્ચે બેસી ગયા અને આમ પેલી ગોટી હે ને પથ્થર આમ આમ કરે યોગી બાપાએ, બહુ કેફમાં આવી ગયા. હું નહીં યોગ્ય બે જતા, પણ કેફ તો એટલો બધો. પછી 51 લખીને રિંગ મારી. પછી આવી યોગ્ય પર 51 સાધુ બનાવવાનું બહુ જ એમના મનમાં હતું. અને 51 લિસ્ટ ત્રીજી વખત સફળ થયું, 2 વખત લિસ્ટ બનાવી સફળ થયું, 2 વખત લિસ્ટ બનાવ્યું એમાં 30 ખરી ગયા.

सन तो है ना टाइगर जी भगत के गम्मत करो यार विजय के बारे में नान भाई हाँ वहाँ क्या ना मामा ये बे छेले आवेला अने मतलब अने टाइगर जी भगत अरे વાઘજી ભગત તો 15 દિવસ પછી ધામ માંગે પહેલામાં પહેલો ધામ માંગે એટલે એવું થયું પણ પહેલાં અમે નવને યોગ્ય નવને બનાવ્યા યોગ્ય આપણે એટલે એટલું બધું કેફ અમે નવું જન્મે પણ એટલું બધું કેફ એટલો બધો માય નહીં અને હારના ઢગલા એટલો એટલા બધા હાર થયેલા બધા પહેરાવે ને હરિભક્તો પહેરાવ્યા પહેરાવે 500થી વધારે છે હાર કેમ કે આ તો બધું નવીન ચેપ્ટર હતું એ યોગી બાપાને બહુ કેફમાં બાપાને તો એમ કે એટલો એ કરે એ તો એવું કોઈ કરી શકે નહીં એટલે બસ એ પહેલાં નવ થયા અને આજે જ નોમ છે આજે જ દીક્ષા આપી નોમ પણ આજે છે અને પછી અમારે ચાતુર્માસ શરૂ થયું ધાણાપણા તરત જ ઘાટકો પર બેસાડ્યા અને ત્યાં શરૂ થયું ધાણાપણા અને પહેલાં ધાણાપણા બધા હતા ને બહુ તકલીફ પડી અને જ્યાં મૂક્યા હતા એટલે આશ્રમમાં બાલાજી આશ્રમમાં અને ત્યાં તો બધું રોટલી બધી અને બધું રોટલી એટલે પૂરણપૂરી આમ કાંઈ અને દાળમાં ધનેડા જીરા જીરું લાગે એ બધું એટલે ત્યાં 2 મહિના રહ્યા 3 મહિના પછી આપણે અક્ષરભુવનમાં આવી ગયા પણ ત્યાં આમ તો બહુ મજા આવતી ગમે એમ ખાવાનું મળે ના મળે બધું પણ આનંદ કયા બધું બહુ રહેતો કેમ કે યોગી આપણે દીક્ષા આપી અને બાપા એને ત્યાં જ ટપાલો લગતા અમે અને બધી આજ્ઞા પાડવાનું કહેતા પછી કથા વાર્તા એમાંથી નવરાના પડ્યા અભ્યાસ ને કથા વાર્તા કરવાનું એ એમનું જે અંગ એમાં ડૂબાડી દીધા કથા વાર્તા તો આમ જ કરતો અમે બધા યુવકો હતા ગમે ત્યાં સૂઈ જઈએ રાત્રે જ્યાં ખૂલો ખાંચો હોય ત્યાં પણ યોગી બાપા સવારે આવે 4:30 વાગે બેટરી હોય બેટરી તો નહીં પણ આમ બધા અંધારામાં આમ બધાને શોધી કાઢે અને બધાને ભેગા કરે અને પછી બધાને બળની વાતો કરે વાતો કરે હવે ઝોલામાં તો એક જણને વાત કરે ખેંચે તો બીજો ઝોલા ખાય એને ખેંચે ત્રીજો ઝોલા ખાય વાતો સાંભળી જ નથી પણ યોગી બાપાની શ્રદ્ધા ખરેખર કહે પણ તમે સાંભળો ના સાંભળો પણ માન ના માન તેરા મહેમાન બહુ મજા આવતી હતી શરૂઆતમાં

0: પડી અને આવી રીતે હરિભક્તોને હરિભક્તો જતા રહે છે અહીંયા, એવું જ હરિભક્તોને પણ કંઈક જાણીતા બધા યુવકોને ઓળખે, અને બાપા આગળ બધાને ધરે એટલે યુવકોને ઓળખે, એટલે એમના મનમાં ખૂબ આનંદ. સગા બાપ હોય એવી રીતે બધા વર્તે હશે બધાને, અને બધાને ખૂબ આનંદ એ ભેગ બધો થઈને ખૂબ મજા પડી છે. સદાનંદ સ્વામી મહારાજ. અને આ જે આ બે પાર્ષદો થયા, આપણે જે બે પાર્ષદ થયા એના મા બાપને ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. કેમ કે દીકરો આપો બધું આપી શકાય, દીકરો ના અપાય બધું ત્યાં જઈને અટકે બધી, પણ રાજી થકા એકદમ રાજી થકા, નહી તો કમને આપે જા, હું સહી નહીં કરું, હું સહી નહીં કરું, તારે જે કરવું કરે. પણ આ બધા રાજી થકા ખૂબ આનંદ, એમના મા બાપે જે એમને માગણી કરી, યુવકોએ જે કરું એ જ બધું. યુવકે તો એક જ વાત તમને રાજી કરવા છે, અને સારામાં સારો સાધુ થવાય, બધી આજ્ઞા પડાય, મન ધારું કરવું નથી અત્યારથી, એટલે બધું જે આપે. અને ઓલા ભાઈ તો પુષ્પમ બોલ્યા પીતે આમાંથી બે ત્રણ કુટળ કોટ કરે, એટલે ખૂબ બળમાં છે અને ખરેખર સારું થશે.
1: એકના એક પુત્ર આપી દીધા સાહેબ, એકના એક, બંનેના એકના એક જ છે,
0: બંને એકના એક છે, ઘરમાં કઈ રહ્યું નથી. ભગવાન બહુ અઘરું છે, અને ભણેલા ગણેલા બધા એકદમ હાવર્ડ યુનિવર્સિટીમાં, એટલે જે ઉત્તમ દાન કે છે ને, દાનમાં ભલે માદલી ગાય આપે દાનમાં, આ તો ખરેખર પ્રાણનો કટકો એ રીતે આપે.

આજે તો આપણે સવારથી આશીર્વાદ આપતા આવ્યા છે, આશીર્વાદના ઢગલા થઈ ગયા છે. પણ ઝીલવું એ મુદ્દો છે. સો બોલ હોય આપણા ઉપર પડે, જેટલી ઝીલાય એટલું કામનું. એટલે આશીર્વાદ તો છે જ. અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય, આજે આટલું બધું કાર્ય, આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવવું કરવું, એ સંપ વિના ના થાય. અને સંપ તો છે જ, પણ આનંદ છે અંદર. એકબીજાનું મહિમા, એકબીજાને ચરણરજ માથે ચડાવવાની એ બધું વાત છે. એટલે એને લીધે આ બધું આ થયું છે. સુંદર કાર્ય થયું છે. હવે કાંઈ જોટો જડે નહીં એવું થયું છે. હું તો કલ્પના કરતો હતો, પણ આજે પ્રત્યક્ષ જોયું કેવું હશે, હવેલીની અંદર કેવું હશે આ બધું હશે. અને એક જગ્યા નહીં, ઠાકોરજી આગળ છે, બીજા આપણા ગુરુ આપણે દેવો છે એમની આગળ બધે ગોઠવાયું છે. અને એ નહીં તો એક બાજુ એક એક જગ્યા કરી નાખે, પણ બધે જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ગોઠવી દીધું છે. અને એટલે ફરીથી આશીર્વાદ બધા, તને મને ધને સુખી થાઓ. એક એક વ્યક્તિ દીઠ પહોંચે આશીર્વાદ. અને બધા બળમાં રહો, હિંમત રાખો. અને આ સત્સંગ, સત્સંગ અતિ સાચો છે, એને છોડતા જ નહીં. એક વારે વારે આ વાત કરવી પડે, 100 વખત 1000 વખત કહેવી પડે, કેમ કે આપણા ભેજામાં ઉતરતું નથી. અહીંથી આવીને પાછું જશે, અંદર ઉતરે તો એક જ વાર બોલે તો કામ થઈ જાય. તે આ અમે જેને જેને મહિમા સમજાવે છે એવું નથી, આ બધા ઘણાને સમજાવે છે. અને એને લીધે જ આ નિષ્ઠાના બળથી આ સંપ હોય છે. આ બધી જે દાસભાવ મહિમા આ બધું આ નિષ્ઠાને લીધે જ આપણને થોડ થાય છે. એટલે સત્સંગ રાખો. સત્સંગ તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે શું કહેવાય? એક બ્રહ્માંડને તો પાર પડાય નહીં. હવે અનંત બ્રહ્માંડનો રાજા કેટલી બધી સાહેબી, કેટલું બધું મહિમા, કેટલું બધું એને માન જશ મળે, પણ તો એ સત્સંગ વિના મહારાજને તો સત્સંગનો મહિમા મહારાજે કહ્યું, કેટલો બધો મહિમા સત્સંગનો. અને આપણને આજે સત્સંગ તો ઘણે થાય છે, પણ આ પ્રગટનો સત્સંગ, મહારાજ સ્વામીનો સત્સંગ, એ વાત જુદી છે, બહુ જુદી પડે. બીજા બધા તો બ્રહ્માંડની અંદર આવે અને બધું એ પણ સત્સંગ કરાવે છે, બધું કરે છે, પણ ક્વોલિટીમાં ફેર પડે. મહારાજ સ્વામીનો સત્સંગ એ તો પરથી પર, એના ઉપર કોઈ વાત નથી. આવો સત્સંગ મળ્યો છે. અમે એક જગ્યા ગયા હતા, 4 પ્રકારના આઈસ્ક્રીમ એક જગ્યાએ, 2 કિલો પાણી અને 1 કિલો દૂધ આઈસ્ક્રીમ. 2 કિલો, 1 કિલો
પછી બીજી જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી, ત્રીજી જગ્યાએ નક્કર દૂધ. એટલે આપણે આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસક્રીમ નહીં. આઈસક્રીમમાં તો અંદર 30% ક્રીમ જોઈએ તો આઈસક્રીમ કહેવાય. આપણે આઈસ મિલ્કમાં પતી જાય છે અને આઈસક્રીમ માનીએ છીએ. અને પછી ચોથી જગ્યાએ દૂધમાં ક્રીમ, એ આઈસક્રીમ કહેવાય. એટલે આપણે સત્સંગ મળ્યો છે ચોથા પ્રકારનો, દૂધમાં ક્રીમ. અતિ સાચું ભાવ છે જે આ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે ને, સાક્ષાત એમના ભાવને પામી જાય અને અનંત અત્યંત સુખ્યા થઈ જઈએ આપણે. તો આવી વાત છે, આવો સત્સંગ છે. સત્સંગ દ્રઢ કહીને રાખજો, ગમે એવું થાય કંઈ છોડતા નહીં. મુશ્કેલી તો આવે, અનંત પ્રકારની વિટમણા છે. કાશીદાસે કહ્યું, મહારાજ અમારે તો આ સત્સંગ કરીએ છીએ પણ અનંત પ્રકારની વિટમણા, એટલે અનંત પ્રકારના દુઃખ સુખ આવે એમાં સત્સંગ કેવી રીતે જાળવવું. મહારાજ પછી વાત કરી કે આત્મા રૂપે થવું બધું, પણ એ તો બહુ મોટી વાત છે. આત્મારૂપે થવું, આપણે 1 સેકન્ડ આત્મારૂપે થઈ શકતા નથી. 1 સેકન્ડ પણ મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એમાં જોડાણ થાય, એમાં હેતપ્રીત થાય, બધું આવી ગયું. એ બધું એ લિફ્ટ આપણને ઉંચકીને મૂકી દે અક્ષરધામમાં, એવી વાત છે. તો આપણે આજે જે રીતે સત્સંગ કરીએ છીએ એ કરતા રહેજો, એમાં શ્રદ્ધા હિંમત બળ રાખજો અને આપે, અને ભગવાન બધું કરશે બાકીનું. સદાન સાંઈ મહારાજ.

ऐश्वर्यमुक्तोलयी शोभे अक्षर साथ सुंदर छवि लावण्य तेजोमयी कर्ता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपालुने नित्य नमो सर्वावतारी हरि। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। श्रीमद भगवद गीता में भगवाने माक्षर महीना ने पोतानो मास कहो से मासानाम मार्ग शीशो हम वळी भारतीय महीनाओ प्रमाणे आ महीना में धनुर्मासनो पण प्रारंभ थशे। स्वामीनारायण भगवाने वचनामृतनो प्रारंभ पण माक्षर महीनामां करेलो छे। तो माक्षर महीनाना पवित्र दिवसोमां जेमना द्वारा भगवान पृथ्वी पर अत्यारे प्रगट छे एवा परमपूज्य प्रमुख स्वामी महाराजनो पण जन्म दिवस छे। तो माक्षर महीनाना आ शुभ दिवसोमां આપણે 7 દિવસ સુધી સત્સંગનો જે લાભ લેશું તેમાં સવારે અને સાંજે બંને જુદા જુદા વિષયો ઉપર આપણે સત્સંગનો કથાનો લાભ લેશું। સાંજે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની વાત કરીશું। એના અંતર્ગત જ અત્યારે સવારની કથામાં પણ આપણે 1 અથવા 2 આખ્યાનો જોઈશું। એમાં પહેલું આખ્યાન આપણે જોઈશું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું। બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સંત છે કે જેના ચરિત્રથી જેના કાર્યથી આપણે સૌ સુપરિચિત છીએ જ। બ્રહ્માનંદ સ્વામીના ચરિત્રમાં એવું શું નવું આપણે સાંભળીશું? જવાબમાં મળે કંઈ જ નહીં, કારણ કે બધું જ સંભળાઈ ગયેલું છે, કહેવાઈ ગયેલું છે। છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી અંગે હું પ્રયાસ કરું છું। બ્રહ્માનંદ સ્વામીનું જે જીવન છે, જેવા એ કવિ છે એમણે જે કવિત શક્તિ રજૂ કરી છે, એ તો કોઈક સુરીલા કંઠવાળો સંત જો એનું જીવન રજૂ કરે તો ઓર મજા આવે, પણ એવું તો મારી પાસે કશું છે જ નહીં। તે છતાં પણ યથકિંચિત આપણે બ્રહ્માનંદ સ્વામીના જીવનને સમજવા પ્રયત્ન કરીશું। બ્રહ્માનંદ સ્વામીનું જીવન શા માટે? આપણને સૌને પણ બ્રહ્મનો આનંદ આવે, બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ હતી, એવી જ પ્રાપ્તિ આપણને પણ થઈ છે। પણ જે પ્રતીતિ બ્રહ્માનંદને આવી હતી અને પ્રતીતિ આવે પછી જ બ્રહ્માનંદ બનાય, એના પહેલા નિજબોધાનંદ કહેવાય। તો આપણને સૌને પણ બ્રહ્મનો પરબ્રહ્મનો આનંદ આવે એ માટે આપણે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન જોઈશું। સ્વામિનારાયણ ભગવાનના અષ્ટ જે કવિઓ હતા એમાં બ્રહ્માનંદ સ્વામીને સૂર્ય સમાન કહેવામાં આવ્યા છે, પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને ચંદ્રમા સમાન કહેવામાં આવે છે, અને બીજા બધા કવિઓને તારાનો સમુદાયની ઉપમા આવી છે। તો એવા સૂર્ય સમાન બ્રહ્માનંદ સ્વામી એનું જીવન આપણે સમજીએ તે પહેલાં સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો હતા। એક એક પરમહંસોની જો વિશેષતા કહીએ એ અંગે થોડુંક પણ વિચારીએ ને તો પણ સવારના 7 દિવસ એમાં જ પૂરા થાય, ખાલી એની ઝલક ઉપરની ઝાંખી માહિતી મેળવીએ તો પણ। એવું કહેવાય છે કે
સર્વોપરી ગુરુ આપણા સર્વોપરી એની ટેક, પેખો સંતો 500 ગુણાતીત તો એક. સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો હતા, દરેકની એક વિશિષ્ટ વિશેષતા છે, પરંતુ એમાં ગુણાતીતની જે વિશેષતા છે એ સૌથી વિશિષ્ટ છે. પોલારપરના ગામ પાદરે એકવાર 23 જાનો આવીને છૂટી છે, એકસાથે 23 જાન વરરાજા પરણવા માટે આવ્યા છે. ગામડા ગામની અંદર આજે પણ એવું હોય છે કે વસંત પંચમી, વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજ, આખા ગામની અંદર બધાને એકસાથે જ લગ્ન હોય. તો એકસાથે 23 જાન ગામની ભાગોળે છૂટી છે. કેટલા બધા એક એક જાનની અંદર 5 થી 10 ગાડાઓ પણ હોય, આટલી બધી જાનો આવી છે. તો આખું ગામનું ભાગોળ વરરાજાને જાનૈયાને જાનડીથી ભરાયેલું છે. હવે સંતોને ત્યાંથી જ પસાર થવું જરૂરી હતું, નીકળવું, એક ગામને ક્રોસ કરીને આગળ જવાનું હતું. સંતો બધા નીચી દ્રષ્ટિ રાખીને નીકળે છે, પણ ગામ લોકો જાનમાં આવ્યા છે ને એ લોકોએ નોંધ લીધી. ગુણાતીતાનંદ સ્વામી જોઈને કે આ કેવા સંત કહેવાય કે ઊંચી આંખ કરીને આ તરફ દ્રષ્ટિ પણ માંડતા નથી. નીલ વાંદરાનો પ્રસંગ સુરતનો આપણે સૌ જાણીએ છીએ. તો આવા ગુણાતીત છે ગુણાતીતાનંદ સ્વામી અંગે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિઓ અટકાવે, મરેલાને જીવતો કરે, અને પોતે પણ મૃત પાયસમાં બીજાને સત્સંગમાં લેવા માટે બની શકે. હિમરાજ શાહ માટે પોતાની નાડી સંકેલી અને એક બાજુ વાતો કરે અને બીજી બાજુ નાડી પરીક્ષક પોતાની નાડીની પરીક્ષા કરે તો એવું લાગે કે આની નાડી તો શરીરની અંદર છે જ નહીં, અને જે માણસની નાડી ન ચાલતી હોય એ માણસ મરી ગયેલો કહેવાય. મુક્તાનંદ સ્વામી વિશે આપણે ગયા વર્ષે અહીં આવ્યા ત્યારે ઘણું બધું સાંભળ્યું છે, એમની અત્યારે વાત કરતો નથી. નિત્યાનંદ સ્વામી પોતે કોન્ફિડન્સલી એવું કહી શકે કે સમગ્ર ભારતની અંદર જેટલા વિદ્વાનો હોય એ આવીને મને ગમે તેવા પ્રશ્ન પૂછે તો હું એ પ્રશ્નનો જવાબ આપી શકું, અને સામેના વિદ્વાનો કન્વિન્સ થાય, કબૂલ કરે કે ના એમને જે જવાબ આપ્યો એ સાચો છે. આવી વિદવત્તા એમનામાં હતી. શુકાનંદ સ્વામી મહારાજને માટે કેવી નિસ્તર્ક બુદ્ધિ. એવું કહે છે કે થાંભલાને વિચારને વિકાર થાય ને તો મહારાજના ચરિત્રની અંદર શુકાનંદ સ્વામીને વિચાર કે વિકાર થાય. સાથે રહીને મહિમા સમજવો અને પાંચમી ઘાટી છે, ડુંગરા દૂરથી રળજામણા પર જ મહારાજ નિત્ય નવા લીલા ચરિત્રો કરે અને એમને વિશે એવો ને એવો અખંડ દિવ્ય ભાવ અહોભાવ રાખવો એ બહુ અઘરું. એનો શિરબોડ પ્રસંગ તો મધ્યના 48ના વચનામૃત 42-40ના વચનામૃતમાં છે. એક દંડવત પ્રણામ અધિક કર્યાનું, દરરોજ સાથે રહે અને દંડવત કેટલા કોણ કરે છે, ગણાય મોનોટોનસ પ્રવૃત્તિ છે. દંડવત તો કરવા એ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઢાંચો છે, એમાં શું નવીનતા છે તે વળી એની ગણવાનું હોય. પણ 12 વર્ષ પછી મહારાજને સામેથી પ્રશ્ન કરે છે કે મહારાજ આજે કેમ એક દંડવત પ્રણામ અધિક કર્યો, અને મહારાજ કબૂલ કરે છે હા દરરોજ કરતા અમે આજે એક દંડવત પ્રણામ વધારે કર્યો છે. મહારાજ પછી કારણ બતાવે, કેવું ને કેટલું ભગવાન પ્રત્યેનું સૂક્ષ્મ નિરીક્ષણ છે, ભગવાનની એક એક ક્રિયાની અંદર કેટલી નવતમ એમની જાગૃતિ છે. તો આવા શુકાનંદ સ્વામી હતા. નિષ્કુળાનંદ સ્વામી માટે તો પ્રેમની મૂર્તિ. મહારાજને વિશે જેવો પુરુષને સ્ત્રીને વિશે પ્રેમ હોય ને એવો અનન્ય અનુરાગ પ્રેમ, અને મહારાજ સિવાય કોઈને વિશે કોઈ પણ પ્રકારનો પ્રેમ નહીં, બીજા બધાને વિશે અત્યંત અરુચિ વૈરાગ્ય. આવા નિષ્કુળાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે જો કોઈ સાધુ થયા હોય તો દેવાનંદ સ્વામી, ફક્ત 6 વર્ષની ઉંમરે સાધુ થયા છે. 1859માં એમનો જન્મ અને 65માં એમને દીક્ષા લીધી. 6 વર્ષની નાની ઉંમરે આવેલા દેવાનંદ સ્વામી એ બાળક પણ મહારાજને આમ જમતા જમતા એમનો ધ્યાન જમતા હતા મહારાજ.
અને એનો રેલો કોણીએ ઉતર્યો, આટલા નાના છોકરાને શું ખબર પડે. પણ દેવાનંદ સ્વામીએ પારખી લીધું કે આ કોઈ માણસ નથી, આ કોઈ સાક્ષાત ભગવાન ઈશ્વર મૂર્તિ છે. અને બસ એ જ પ્રસંગથી એમની સાથે ચાલી નીકળ્યા, દેવાનંદ બની ગયા. સ્વયં પ્રકાશાનંદ સ્વામિનારાયણ શબ્દ સાંભળીને આવ્યા. સચ્ચિદાનંદ સ્વામી 500 પરમહંસો દાદાના દરબારમાં રહેતા હતા. મહારાજ જે કંઈ વાત કરે ને એ સાચી અને સારી હોય, છતાંય એકવાર મહારાજે વાત કરી કે દુર્વાસા 16,108 ગોપીઓના થાળ જમી ગયા, છતાંય બોલ્યા કે અમે જો ઉપવાસી હોઈએ ને તો યમુનાજી માગ દો. આ વાત મહારાજના મુખે સાંભળી, આ તો પુરાણની જ વાત છે પણ મહારાજના મુખે સાંભળી, અને જીવબા લાડુબાને મહારાજના ચરિત્રમાં વાણીમાં શંકા થઈ. બીજે દિવસે સચ્ચિદાનંદ સ્વામી આમ તો લક્ષ્મીવાડીએ રહેતા હતા અને દાદાના દરબારમાં આવે છે. મહારાજ કે સ્વામી અહીંયા આવ્યા જ છો તો આજે અહીંયા જ જમીને જજો. દરરોજ એમના માટે બપોરનું ભાત ટિફિન જતું હતું, આજે અહીંયા જ જમીને જજો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મારે તો બહુ ઉતાવળ છે. મહારાજે તપાસ કરાવી, દરબાર ગઢમાં પૂછાવ્યું, રસોઈ તૈયાર છે તો બેસી જાવ. ઉભડક પગે જમવા બેઠા, ઉતાવળે, ઉતાવળ હતી એટલે ઉભડક પગે બેઠા. 500 પરમહંસોને બનાવવા માટેના રોટલા તૈયાર હતા. સચ્ચિદાનંદ સ્વામી બેઠા અને આવવા લાગ્યો થાળ, જમતા ગયા, રોટલા ખૂટ્યા, લોટ હતો એ આપ્યો, એ પી ગયા, જે કાંઈ હતું એ બધું સ્વાહા કરી ગયા. પછી પૂછ્યું હવે કંઈ છે, હવે શું હોય? તો કે એમ કરો કે મારું બપોરનું ભાત આવે ને ત્યાં મોકલજો. ઊભા થઈ પાણીનું, પાણીવાળામાં જેટલું પાણી હતું એ પી. મહારાજને પગે લાગવા ગયા. મહારાજ કે જમ્યા હતા કે થોડુંક આપ્યું, એટલું જમ્યું, એને કહ્યું ભાત મોકલીશું. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ, જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ. મહારાજ સ્વયં જેનું પ્રમાણ કરે કે આત્માનંદ સ્વામી છે ને એવા બીજા કોઈ તો ઊભા થાવ બોલો. એક એક પરમહંસો મહારાજની એક એક ક્રિયાની નોંધ લે છે ને, એમાં પૂર્ણ પુરુષોત્તમ પણ એવા છે કે પરમહંસોની પ્રત્યેક ક્રિયાને એ શું કરે છે, શું વિચારે છે ને, એ પણ એની નોંધ લે છે મહારાજ સ્વયં. પીપળાવને પાદર શ્રીજી મહારાજ પરમહંસોને પ્રશ્ન પૂછે છે કે આજ દિવસ સુધી જે પરમહંસે સંતે હરિભક્તોની પાસે એક પણ વસ્તુ માગી ન હોય એ ઊભા થાવ, કોણ ઊભું થાય? આપણે એક પણ વાર ન માગ્યું હોય ને તો ઊભા થઈએ, કારણ કે આમાં આપણી પ્રેસ્ટીજ વધે. કારણ કે કોઈએ નથી માગ્યું ને આપણે, એટલે બધાએ માગ્યું છે, આપણે નથી માગ્યું એટલે બીજા બધા ના પાસ થયા, આપણે પાસ થયા કહેવાઈએ. આત્માનંદ સ્વામીએ કાંઈ માગ્યું નથી પણ ઊભા ન થયા, બીજા એક સંત ઊભા થયા. મહારાજ કે બેસી જાઓ, કે તમે ફલાણી જગ્યાએ હરિભક્તોની પાસેથી 100 દોરો માગ્યો હતો. હા મહારાજ બેસી જાઓ. પછી તો જોકે શ્રીજી મહારાજે જાણ્યું કે સંતોને આ જીવન જરૂરિયાતમાં જરૂરી છે, એટલે 100 દોરો ચપ્પુ કાતર કેટલીક વસ્તુઓ મહારાજે સંતોને સામેથી જ રાખવાની આજ્ઞા કરી. પણ એક સમય હતો કે ત્યારે આજ્ઞા નહીં હોય. અને આત્માનંદ સ્વામી ઊભા થયા. મહારાજ પ્રમાણ કરે, જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિવૃંદ. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ. વ્યાપકાનંદ સ્વામી શીતળદાસ, મડાને જીવતા કરે, ભગવાન સિવાય કોઈની તાકાત નથી. અને ભગવાનના દાસ થઈને રે. અદ્ભુતાનંદ સ્વામી, સંપ્રદાયનો ઇતિહાસ અત્યાર સુધીનો કહે છે ને કે લગ્નની ચોરીમાં ખાલી વગેરે આજ્ઞા પાલનમાં કેટલી બધી તત્પરતા, એ વગેરેમાં આજ્ઞા પાળી હતો તો સ્વામીશ્રીની સંપૂર્ણ ચિંતા પત્ર લેખન માત્ર બંધ થઈ જાય. જ્યારે જુએ ત્યારે બાપા એ આપણને આમ આનંદ કરાવી શકે વગેરે, ફક્ત વગેરે શબ્દથી. સિદ્ધાનંદ સ્વામી, એનો પણ એવો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર
ચાર મહિના સુધી રોકાય છે. ચાતુર્માસ જેમ કે ને એમ કારતક મહિનાથી છેક મહા મહિના સુધી ચાર મહિના સતત રોકાય છે મહારાજ. દરરોજ લક્ષ્મીવાડીએ જાય. સિદ્ધાનંદ સ્વામીને, સચ્ચિદાનંદ સ્વામીને લક્ષ્મીવાડીની સેવા સોંપેલી. અને સિદ્ધાનંદ સ્વામી પણ કારતક મહિનો આવે ને જૂની કવિતામાં આવતું, છોકરાઓ રે હો રે કારતક આવ્યો, શું શું લાવ્યો, મૂળા ગાજર બોર, શેરડી મૂળા ગાજર બોર, આ બધું કારતક માક્ષર મહિનાનું હોય. તો મહારાજ લક્ષ્મીવાડીએ જાય. સિદ્ધાનંદ સ્વામી દરરોજ શેરડીના સાંઠા કાપી એના માંદળિયા કરી મહારાજને ધરાવે. એટલો મોટો થાળ હોય કે મહારાજ એમાંથી ખોબે ખોબે બધાને પ્રસાદ આપે. સાડા ત્રણ મહિના પછી એકવાર શ્રીજી મહારાજે પૂછ્યું કે આજ દિવસ સુધી દરરોજ શેરડી આપણે સૌએ પ્રસાદીની ખાધી, જેને શેરડીની પ્રસાદી ન ખાધી હોય એવા કોઈ હોય તો ઊભા થાઓ. આપણે દરરોજ સભામાં ન આવતા હોય ને પ્રસાદ વેચાતો હોય ને તો ગમે ત્યાંથી આવી જઈએ. આવી શકાય એવું ન હોય ને તો આવ્યા હોય અને કહીએ કે ભાઈ મારા માટે મહારાજનો હાથનો પ્રસાદ, ભગવાનના પ્રસાદનો પણ એક મહિમા છે ને, એમના સ્વહસ્તે અપાય એનો ઓર મહિમા હોય, તો લેતા આવજો. સિદ્ધાનંદ સ્વામી શરમાતે હૃદયે ઊભા થયા. મહારાજે કહ્યું એટલે મહારાજની પણ એમની પરખ કરાવી હતી કે જો શેરડીની સાથે રહીને પણ નિર્લેપ રહ્યા છે, શેરડી નથી ખાતા, ખવડાવે છે પણ ખાતા નથી, તેને ત્યક્તે ને ભૂંજી થા, ઉપનિષદના મંત્રોને સિદ્ધ કરે એવા સંતો સ્વામિનારાયણે બનાવ્યા હતા. આનંદાનંદ સ્વામી રામગલોલા મોટા મઠના અધિપતિ, હવે તો કેટલાક ગણાવું રે પાર તો નહીં આવે, કારણ કે આની જો એક એક લીટીમાં એક એક પ્રસંગની વાત કરીએ તો પણ દિવસો પૂરા થાય. તો આવા શ્રીજીની માળાના મણકા સમા આ પરમહંસો હતા. આમ તો એવું કહેવાય છે, બાપા ઘણી વાર કહે છે કે સિંહને લઈને જંગલ શોભે અને જંગલને લઈને સિંહ, પાઘડીને લઈને માથું શોભે અને માથાને લઈને પાઘડી, પણ કદાચ પાઘડી ન હોય તો પણ માથું તો શોભે જ, સિંહ ન હોય ને તો પણ જંગલ શોભે, એમ આ બધા જે સૂર્યની પાસે નક્ષત્ર માળ છે એનાથી સૂર્યની શોભા વધે છે, પણ માનો કે નક્ષત્ર માળ ન હોય તો પણ સૂર્યની શોભા આભામાં કંઈ કમી ખામી આવે નહીં. પણ એ હોય તો જેમ કંઠની અંદર કંઠમાળ હોય ને તો કંઠમાળ પણ શોભી ઉઠે અને કંઠ પણ શોભી ઉઠે, એમ શ્રીજીની માળાના મણકા સમા સૂર્ય અને ચંદ્રની જેમ આજુબાજુ આભાને નક્ષત્રો હોય એવા મહારાજના નક્ષત્ર સમા આ પરમહંસો એક એકની અદ્ભુત વિશેષતા છે. પરંતુ એની અંદર બ્રહ્માનંદ સ્વામી એક વિશિષ્ટ સંત છે જેની વાત આપણે અત્યારે કરવાના છીએ. બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આપણે એટલા માટે અત્યારે વિસ્તારથી સાંભળવાના છીએ કે આખ્યાન સાંભળ્યા પછી એક તો પૂર્ણ પુરુષોત્તમ વિશે આપણને એવી પ્રતીતિ આવે, પ્રાપ્તિ છે પણ એમના જેવી પ્રતીતિ આવે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજને વિશે જે અનન્ય પ્રેમ હતો એવો આપણને પ્રેમ આવે. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજને વિશે જે પતિવ્રતાપણું હતું એવું આપણને પતિવ્રતાપણું આવે. અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજને વિશે આવો યોગ થયા પછી જે પૂર્ણકામપણાનો સંતોષ અનુભવાયો એવો આપણને સંતોષ અનુભવાય. બ્રહ્માનંદ સ્વામીના બે પ્રસંગ હલાવી નાખે એવા છે. એક તો એમને ટાટ પહેરાવ્યા, જે શક્ય જ નથી, અને બીજું વરતાલનું મંદિર કર્યા પછી એમને બીજે દિવસે ત્યાંથી હટાવવામાં આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આત્મસ્વરૂપ સ્વામીને પણ લંડનમાંથી દિલ્હી મૂક્યા, એનું એક વિશિષ્ટ કારણ છે. સૌનો અંતરાત્મા કબૂલ કરે છે કે આત્મસ્વરૂપ સ્વામી જેવો બાહોશ સંત લંડન, ઇંગ્લેન્ડ, યુરોપને આખું જેમ ગજાવ્યું ને એમ જો સ્વામીશ્રીના 84 વર્ષના કાર્યની અંદર શિરમોળ સમૂહ આવું જો દિલ્હીનું અક્ષરધામ છે તેમાં આવો એક જો સંત હોય ને તો ખબર ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વના ફલક ઉપર મૂકવાનો સ્વામીશ્રીનો જે સંકલ્પ છે એમાં વધારે ટેકારૂપ બની શકે એવા ઉમદા હેતુથી એમને અહીંયાથી ત્યાં લેવામાં આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલનું મંદિર બાંધ્યા ને બે દિવસે મહારાજ કહે છે કે સ્વામી તમારે હવે અમારી સાથે ફરવાનું છે. કારણ આવું હતું
કે લોકવાયકા હતી, લોકાપવાદ હતો. જેમ ભગવાન રામચંદ્રજી નગર ચર્ચા જોવા માટે નીકળ્યા ને એક ધોબી બોલ્યો કે પારકા ઘરમાં ગયેલી સ્ત્રીને તો રામજી રાખે, હું ન રાખું. એવી રીતે બ્રહ્માનંદ સ્વામી માટે એક લોકાપવાદ હતો કે મારવાડની અંદર દુષ્કાળ થયો છે અને આખું મારવાડ અહીંયા આગળ વડતાલમાં આવીને વસ્યું છે, અને બ્રહ્માનંદના વખાણ કરે, ભ્રણે બ્રહ્માનંદ, ભણે બ્રહ્માનંદ, એટલે બ્રહ્માનંદ પણ બધાને અહીંયા પાલન પોષણ કરે છે. આવી લોકવાયકાને કારણે બ્રહ્માનંદ સ્વામીની કોઈ ભૂલ ક્ષતિ કે બ્રહ્માનંદ સ્વામીના અંતરની અંદર મારવાડી લોકો પોતાની પ્રશંસા કરે એવો રંચ પણ ન હોવા છતાં લોકાપવાદને દૂર કરવા અને બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્મનો આનંદ કેવો છે અને લોકનો આનંદ કેવો તુચ્છ છે એ સમજાવવા માટે મહારાજે ત્યાંથી ઉપાડ્યા. બ્રહ્માનંદ સ્વામી ખીટીએથી જોડી લઈને નીકળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ બહુ ગમે છે. સ્વામીશ્રીના મુખે આપણે ઘણી વાર સાંભળ્યો છે કે બ્રહ્માનંદ સ્વામીએ તેવું નક્કી કર્યું હતું કે મહારાજ તમે કોને, તો એક જડ થાંભલાને બાથ પીડીને રહેવાનું તો પણ અમારી તૈયારી છે. તો આવું એક ઉમદા પ્રકારનું બ્રહ્માનંદ સ્વામીનું જીવન છે. એમના જીવન અંગે ખૂબ લખાયેલું છે, કહેવાયેલું છે, આપણે સાંભળેલું છે, છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામીના જીવનને વિસ્તારથી સમય મર્યાદામાં રહી અને સમજવા આપણે પ્રયત્ન કરીશું. બ્રહ્માનંદ સ્વામી મૂળ રાજસ્થાનના છે અને અત્યારે ભારત વર્ષની અંદર દરેક સ્ટેટ રાજ્યો છે એની પણ ઘણી બધી વિશેષતાઓ છે. મરુભૂમિ છે ને એ સુરવીરતાની ભૂમિ કહેવામાં આવે છે અને સંતને પણ સુરવીરની ઉપમા આપી છે. મારવાડની અંદર જે યોદ્ધાઓ થઈ ગયા, રાજા મહારાજાઓ, અરે સ્ત્રીઓ પણ જે થઈ ગઈ ને સામ્રાજ્ઞીઓ, એ ગમે તેવા લશ્કરને હંફાવી શકે ને એવી જબરજસ્ત તાકાતવાળી શક્તિશાળી, તો એ મરુભૂમિની અંદર મારવાડની અંદર બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો છે. બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન છે ખાણ ગામ. એ ગામની અંદર આરસપાણ નીકળે છે અને આરસપાણની ખાણ હોવાથી ગુજરાતી શબ્દ છે. ખાણ નીકળવાથી ગામનું નામ જ ખાણ પડી ગયેલું છે. ગામડા ગામોની અંદર જે જે પૂરા જૂના પુરાતન ગામો હોય ને ત્યાં નાની મોટી કંઈક ઐતિહાસિક સીમાચિહ્નો અથવા તો કંઈક એવું વિશિષ્ટતા હોય, ગામની ભાગોળ એક પુરાતન વાવ હતી, એ વાવ માટે એવું કહેવાય છે, સંવત 292 ખાણ ગાવરી વાર હરિચંદ ઘાંચીએ ખર્ચ્યા 1,80,000. પુરાતની વાવ એવી હતી કે એને બંધાવવાનો ખર્ચ 1,80,000 રૂપિયા થયેલો. ભગવાન સ્વામિનારાયણ અને સમકાલીન લોકજીવનમાં વાત આવે છે કે એ વખતે જે સ્કૂલની અંદર હેડમાસ્ટર હોય એનો પગાર 10 રૂપિયા હતો. સારામાં સારો પગાર હોય, આચાર્ય કક્ષાના જે શિક્ષકો હોય એનો પગાર 10 રૂપિયા, પછી 5, 7, 2, 3, 1 રૂપિયો 1 મહિનાનો પગાર. 1,80,000 કેટલા ક્યારેય ભેગા થાય, આટલું બધું જો એનામાં બંધાવવામાં ખર્ચ કરવામાં આવ્યું તો કેવી વાવ હશે. આવી એક પુરાતની વાવ ત્યાં હતી. ગામની અંદર એક ચોરો હતો અને એ ચોરાની અંદર સદગુરુ રામાનંદ સ્વામી ઘણીવાર ઉતરતા. મારવાડી ઢબના 2 ઓરડા હતા અને ત્યાં જ આ લાડુદાનનો આ પ્રમાણે એ જ ખાણ ગામે જન્મસ્થાન કહેવાય. ગામથી 2 કિલોમીટર દૂર એક રેણુકા નદી હતી. કહેવાય છે કે ત્યાં આગળ જામદગ્નિ ઋષિ પરશુરામના બાપુજીનો પિતાશ્રીનો આ પ્રમાણે આશ્રમ હતો. ગામની અંદર એક કેદારેશ્વરનું મહાદેવનું પુરાણું મંદિર હતું. આવું આ ખાણ ગામ છે. ગામની ભાગોળે નદી હોય, આવું શિવાલય દેવાલય હોય, કોઈ ઋષિમુનિનો આશ્રમ અને આવી વાવ હોય, એટલે સહેજે સમજી શકાય કે ગામની શોભા એ વખતે ખૂબ રળિયામણીને સુંદર લાગતી હશે. એમના પૂજ્ય પિતાશ્રીનું નામ હતું શંભુદાન, માતાનું નામ લાલુબા. લાલુબા અને શંભુદાનજીના જ્યારે લગ્ન થયા અને ઈશ્વર કૃપાથી રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને ત્યાં આ રીતે સારા દિવસો જવા લાગ્યા. એ સમયને વિશે રામાનંદ સ્વામી ત્યાં આગળ ખાણ ગામની અંદર આવે છે. રામાનંદ સ્વામીનું આગમન થયું કારતક સુદ એકાદશીના દિવસે 1828 રામાનંદ સ્વામી
ખાણ ગામની અંદર પધારેલા છે. શંભુદાનજીએ પોતાના સગા સંબંધી અને ગામના સૌ ભક્તજનોને રામાનંદ સ્વામીની કથા સાંભળવા માટે બોલાવ્યા છે. રામાનંદ સ્વામી જનસમાજને ઉપદેશીને જનોપદેશ આપી રહ્યા છે અને એ સમયની વિશે સ્ત્રી વર્ગમાં બેઠેલા લાલુબા તેઓ પણ કથા સાંભળવામાં એકાગ્ર છે. એ વખતે માઇક તો હતા નહીં, રામાનંદ સ્વામી બોલી રહ્યા છે અને બાઈ ભાઈ બધા સાંભળી રહ્યા છે. એમાં એક આશ્ચર્ય ઘટના બની કે આકાશની અંદરથી એક દિવ્ય નાદ વાણી સંભળાણી અને એ વાણીમાં એવું ઉચ્ચારાયું બોલાયું કે પ્રગટ ભગવાન કી બાતે કરો, ગુરુ મહારાજ પ્રગટ કી બાત સુનાઈએ. હિન્દીમાં આવી રીતે રામાનંદ સ્વામીને કોઈએ કહ્યું. રામાનંદ સ્વામી જનસમાજને સહજ કંઈક એવો ઉપદેશ આપી રહ્યા હતા, પણ એ જનરલ કંઈક મનુષ્ય દેહની દુર્લભતા, આમ રહેવું ન રહેવું, જે કંઈ એવી વાત કરતા હશે. એ સમયની વિશે ગુરુ મહારાજ પ્રગટ કી બાત સુનાઈએ એવો અંતરિક્ષમાંથી એક અવાજ આવ્યો અને એ અવાજ ત્યાં બેઠેલા શ્રોતાજનોમાંથી કોઈ બોલ્યું નથી, પણ અવાજ એવો દીર્ઘ મોટો હતો કે સૌને એ સંભળાયો, ખુદ રામાનંદ સ્વામીને પણ સંભળાયો. અને રામાનંદ સ્વામી એના પ્રતિધ્વનિ જવાબ રૂપે કહે છે કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું, પ્રગટની વાત હું શું સુનાવું. આટલું રામાનંદ સ્વામી બોલી અને સ્વગત મનમાં બોલે છે કે પ્રગટની વાત તો તુમ સુનાયેગા, પ્રગટની વાત હું શું સંભળાવું, પણ પ્રગટની વાત તો તમે સંભળાવશો. આવી રીતે જ્યારે એક આશ્ચર્ય ઘટના બની ત્યારે શ્રોતાજનો કારણ કે રામાનંદ સ્વામી વાત કંઈક બીજી કરી રહ્યા હતા અને વચ્ચે એટલો જવાબ આપ્યો કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું, એમની જે કથાની અંદર કોઈ સંદર્ભમાં આ પ્રસંગ, આ વાત, આ વાક્ય બેસતું નથી, એટલે શ્રોતાજનોએ રામાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ વચ્ચે આવું શું બોલી ગયા કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું. લોકોનો જ્યારે અતિ આગ્રહ જોયો એટલે રામાનંદ સ્વામીએ આ જે આશ્ચર્ય ઘટના બની શબ્દો સંભળાયા એની સ્પષ્ટતા કરી અને પછી કહ્યું કે બા શ્રી લાલુબાના ઉદરની અંદર જે દૈવી જીવ છે ને એ જીવે અમને કહ્યું કે તમે પ્રગટની વાત સંભળાવો અને અમે એના જવાબની અંદર કહ્યું કે પ્રગટની વાત અમે શું સંભળાવીએ, પણ પ્રગટની વાત તો તમે કરશો અને સંભળાવશો. લોકોને આશ્ચર્ય થયું કે માતાના ઉદરની અંદર હજી કોઈ બાળક હોય અને આવું બોલી શકે અથવા તો આવી રીતે વાર્તાલાપ કરી શકે, પણ રામાનંદ સ્વામીએ એ સમયે કદાચ કહ્યું હશે, કોઈ ઉલ્લેખ નથી પણ, કે આવો દૈવી જીવ હોય તો કહી શકે. અને પછી બરાબર 2 માસ અને 24 દિવસ પછી વસંત પંચમીના શુભ દિવસે લાલુબા અને શંભુદાનજી થકી એક બાળકનો જન્મ થાય છે જેનું નામ લાડુદાન પાડવામાં આવે છે. આમ તો ગામડા ગામની અંદર રિવાજ હોય છે કે સ્ત્રીને જ્યારે પહેલું સંતાન થાય ને ત્યારે એનો જન્મ મોસાળમાં થાય, અને રામાનંદ સ્વામી જ્યારે અહીં આગળ આવ્યા ને આવી ઘટના બની ત્યારે લાલુબાના પિયર પક્ષના જે ભાઈ એટલે કે એમના જે લાલુબાના ભાઈ અમરદાનજી એમણે ખૂબ આગ્રહ રાખેલો કે તમે અમારે ત્યાં આવો, પરંતુ માતાના ઉદરની અંદર જ આવું જ્યારે આશ્ચર્ય સૌએ અનુભવ્યું એટલે ખાણ ગામમાં એટલે કે શંભુદાનજીને એમના પૂજ્ય પિતાશ્રી વગેરે આગ્રહ રાખ્યો કે આ લાલુબા અહીંયા જ રહે પણ પોતાના પિયરની અંદર સુવાવડ કરાવવા માટે ન જાય, પ્રસૂતિ માટે ન જાય. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પોતાના મોસાળમાં ન થતા પોતાના જે શું કહેવાય મૂળ ગામની અંદર જ થયેલો છે. વસંત પંચમીના શુભ દિવસે વસંત પંચમીની સ્મૃતિ કરીએ તો સંપ્રદાયની અંદર એકાંતિક ધર્મનો આ ઉત્સવ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ શિક્ષાપત્રીનો જન્મ, શાસ્ત્રીજી મહારાજનો જન્મ, સ્વામિનારાયણ ભગવાનના અતિ ઉત્તમ ચરિત્રોને કહેવાવાળા સદગુરુ નિષ્કળાનંદ સ્વામીનો જન્મ અને બ્રહ્માનંદ સ્વામીનો જન્મ, શિક્ષાપત્રી ધર્મનો સ્વરૂપ, ધર્મ પછી શાસ્ત્રીજી મહારાજે જ્ઞાન પ્રતાવ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રમાણે વૈરાગ્ય અને બ્રહ્માનંદ સ્વામી ભક્તિનું
મૂર્ત સ્વરૂપ. આ રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેયનો આ ઉત્સવ એ દિવસે બ્રહ્માનંદ સ્વામીનો વસંત પંચમીના દિવસે આ પ્રમાણે જન્મ થયો. બ્રહ્માનંદ સ્વામીનું મોસાળનું ગામ જોધપુરની બાજુમાં ભોપડી છે. ભોપડી, ભોપડીની અંદર બાળકનો જન્મ થયા પછી સમગ્ર મોસાળ પક્ષના અહીંયા આગળ આવે છે અને એવી રીતે લાલુબાને પોતાને ત્યાં લઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી નાન બલ એનું અત્યારે બાળપણનું નામ લાડુદાનજી છે. લાડુદાનજી પણ મામાના ગામમાં જાય છે અને જેવા મામાના ગામની અંદર જાય છે, નાનું બાળક છે, બાળકને ખોયાની અંદર, પારણાની અંદર નાનું ખોયું હોય ને, ખોયું એટલે કપડાંનું, એની અંદર સુવરાવ્યા અને એક દોરીથી હિંચકો આપતા હોય. એમના ફળિયાની અંદર એક કેરડાનું ઝાડ હતું અને ઝાડની ડાળીએ જ એક કપડું બાંધેલું, કપડાંનું ખોયું કર્યું કહેવાય, અને ત્યાં એને હિંચકાવતા હતા. પરંતુ બને છે એવું કે બ્રહ્માનંદ લાડુદાનજી જે ખોયાની અંદર સૂતા છે અને થોડી વાર પછી જોયું ને તો એ ખોયું છે ને અદ્ભુત એક પારણું બની ગયું અને ફળિયાની અંદર કેરડાનું જે વૃક્ષ હતું એના ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, ચંદનની વૃષ્ટિ કરી. આજ સુધીમાં આ ગામની અંદર, આ ફળિયાની અંદર આવું ક્યારેય બન્યું નથી. લોકોને આશ્ચર્ય થયું કે આવું કેમ, પણ આ લાડુદાનજી કોઈ દૈવી જીવ છે, એની વધાઈ માટે દેવોએ ઉપરથી પુષ્પવૃષ્ટિ, ચંદનવૃષ્ટિ કરી અને એ કેરડાના વૃક્ષને પણ ધન્ય બનાવ્યું. અચાનક નગારા અને ધ્વનિ અને દુંદુભી આ બધું વાગવા લાગ્યું. ગામના બધા માણસો ભેગા થઈ ગયા, જોયું તો જે જગ્યાએ ખોયું લટકાવેલું બાંધેલું હતું એ જગ્યાએ સુંદર મજાનું વિશ્વકર્માએ બનાવ્યું હોય ને એવું અદ્ભુત પારણું બની ગયું અને આ પ્રમાણે સૌ આશ્ચર્ય પામવા લાગ્યા. પછી તો એવું બન્યું કે આ બાળક જે દિવસથી આવ્યું તે દિવસથી લોકોને નિત્ય નવા નવા અનુભવ થવા લાગ્યા અને અષ્ટસિદ્ધિઓ જ્યાં એમને ત્યાં હાજર હોય ને એવો અનુભવ થવા લાગ્યો. અમરદાનજીને ત્યાં આવી રીતે આજુબાજુમાંથી બાળકને જોવા માટે, રમાડવા માટે બધા માણસો આવે ને એ સમયનો એક ધર્મ જ હતો, અત્યારે છે પણ એ પાળતા નથી, અતિથિ દેવો ભવ. મહેમાન આવે ને એ તિથિ વગર આવે એને જ મહેમાન કહેવાય, અતિથિ. એને આવવાની કોઈ તિથિ તારીખ નહીં. અત્યારે જેમ આપણે બધું પહેલેથી આયોજન કરીએ, ફોન ફેક્સ કરીએ અને અમે આવીએ છીએ, એ સમાચાર ન આપ્યા તો આપણે અપસેટ થઈ જઈએ અને આ પ્રમાણે બધું થયું હોય તો આપણે સેટ રહીએ, નહીંતર અપસેટ. એ સમય જ એવો હતો કે કોઈને કંઈ જણાવવાનું નહીં અને આવી રીતે કોઈ આગંતુક આવ્યો હોય અને અતિથિ ભાવનાથી એમને એની ઈચ્છા પ્રમાણે એને અનુકૂળતા હોય ત્યાં સુધી રાખવાનો, રોકવાનો અને જમાડવાનો. લાડુદાનજીના દર્શન કરવા માટે આજુબાજુના ગામડામાંથી માણસો બધા ઉમટે. અહીંયા 5-15 માણસની રસોઈ કરી હોય ને એમાંથી જમાડે ને તો એ જમવાનું ખૂટે જ નહીં. અને પછી તો લોકોને પ્રતીતિ થઈ કે જે દિવસથી લાડુદાનજી ઘરે આવ્યા છે ને એ દિવસથી આ અન્ન દેવતા કોઈ દિવસ ઓછા થતા નથી. પછી બાળકની પધરામણી ગામો ઘરોઘર થવા લાગી, આખા ગામની અંદર પછી બાળકની પધરામણી, ઠાકોરજીની પધરામણી થાય, સંતોની પધરામણી થાય, લાડુદાનજીની પધરામણી આ ભોપડીની અંદર એક એક ઘરે થઈ. પછી તો આજુબાજુના ગામડાઓમાં લઈ જાય અને લોકોને એક આનંદ અને આશ્ચર્ય થાય. મહેમાનોને જમાડવાના હોય ને એ દિવસે ખાસ કરીને રસોઈ થોડીક બનાવે અને લાડુદાનજીની પધરામણી કરાવે, એટલે રસોઈ તો ખૂટવાની નથી, નક્કી થઈ ગયું હતું. એટલે કે વિના નાણે જગ જાણે, ઓછા અનાજથી બધાને જમાડી દેવા માટેનું આ એક બહુ ઉત્તમ માધ્યમ મળી ગયું અને આ રીતે ગામો ગામ ઘરે ઘર આ પ્રમાણે એની પધરામણી થવા લાગી. મામાને ત્યાં અષ્ટસિદ્ધિનું આગમન થવા લાગ્યું. બાજુમાં એક કૂવો હતો અને કૂવાની અંદર આ પ્રમાણે દેવી ઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી ગંગાજળ ઉભરાયું. ઘરમાં ચંદનની સુવાસ દરેકને આ પ્રમાણે આવવા લાગી અને એટલો બધો લાડુદાનજીના આવવાથી લોકોને આનંદ થયો કે પછી તો ખાણ ગામથી તેડવા માટે આવે ને તો કે આ બાળક ભલે અહીંયા રહ્યો, એમને માતૃશ્રીને લઈ જવા હોય તો લઈ જાઓ, લોકોને આવું જ જોતું હોય છે ને. બાપા ઘણી વાર નારાયણ અને લક્ષ્મીજીનું દૃષ્ટાંત આપે છે, આપણે અહીંયા વિસ્તારથી નહીં કહીએ, પણ નારાયણે કહેલું કે અમે જઈએ ને કથા કરીએ ને એવી સુંદર કથા કરતા હતા અને રિવાજ કહ્યો કે ભાઈ આખો
ચાતુર્માસ અથવા શ્રાવણ માસ અમે કથા પ્રારંભ કરીએ પછી અમારી કથા બંધ ન થઈ શકે, તો કે કંઈ વાંધો નહીં. અને ભગવાન સ્વયં જ્યારે કથા કરતા હોય એની વાણી મુખમાં અમૃત એના મુખમાંથી વહેતું હોય ત્યારે પછી કહેવાનું શું હોય. પણ થોડા સમય પછી લક્ષ્મીજી આવે છે અને એક ભાઈને ત્યાં જમવા જાય છે. જમ્યા પછી ઊભા થયા, જમવા બેસતા ત્યારે થાળી પીરસે કે આ થાળમાં અમે નથી જમતા, અમે લાવ્યા છીએ સાથે, બાઉલ છે અમારું પત્તર, પછી સોનાના થાળ હતા. જમી રહ્યા પછી આ તો કે આ અમે નથી લેતા તો. અને પછી તો કે તમે અમારે ત્યાં દરરોજ જમવા માટે આવો. એક બે પાંચ દિવસ થયા પછી કહેવાય અહીંયા જમો દરરોજ, તો કે હું અહીંયા રહું. એક શરત કે ઓલો કથા કરે છે ને એને તમે જો ગામની બહારે કાઢો. તો જો કથાકાર ભગવાન હતા પણ લોકોને આવું જ જોતું હોય છે. અહીંયા આગળ ખાણ ગામમાંથી શંભુદાનજી વગેરે તેડવા માટે આવ્યા ત્યારે અમરદાનજી વગેરે કહે છે કે એવું કરો લાડુદાનજીને અહીંયા રોકતા જાઓ અને મારા બેનને તમે લઈ જાઓ. લાડુદાનજી અને આ પ્રમાણે લાલુબા બંને હવે પોતાના સસરે એટલે કે ખાણ ગામમાં આવે છે. લાડુદાનજી 7 વર્ષના થયા ત્યાં સુધીમાં અનેક એવા ચમત્કાર એમણે બતાવેલા છે. અને એની સાથે સાથે નાનું બાળક હોવા છતાં પણ અગમ્ય વાણી, કેટલીક વાર એવા વાક્યો ઉચ્ચારે, એવા નાના નાના કાવ્ય બનાવે, એવી પંક્તિઓ બોલે કે જે પંક્તિ કોઈને ઉકલે નહીં. નહીં તો નાનું બાળક બોલે તો કોકવાર એવું હોય પણ એ સરળ હોય, સમજી શકાય એવું હોય, પરંતુ આ લાડુદાનજીના મુખેથી જે કંઈક આવું નીકળતું કાવ્ય એ વખતના કોઈ વિદ્વાનો પણ ઉકેલી શકે નહીં એવું અઘરું તો ઘણી વાર લોકોએ અનુભવેલું. 7 વર્ષની ઉંમર થતાં શંભુદાનજી શિવરામ પંડ્યા નામના ગુરુજીને બોલાવી અને એમની પાસે વિદ્યા આરંભ કરાવે છે. 7 વર્ષની ઉંમર થતાં વિદ્યાનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે. શિવશંકર પંડ્યા એ વખતના પંકાયેલા પંડિત હતા અને તેઓ શ્રી જ્યારે બ્રહ્મા લાડુદાનજીને પાઠ કંઈક ભણાવે શીખવાડે તો લાડુદાનજી સહજ એની સામે આમ જોતા જે આ બોલે અને એને તરત કંઠસ્થ થઈ જાય. શિવશંકરને પોતાને આશ્ચર્ય થાય કે એક પણ ભૂલ વગર એક વાર બોલેલું આ બોલી બતાવે છે પણ એના મનની અંદર હજી સમજાતું નથી. એક વાત જરૂર સમજાય છે કે બાળપણથી જ આ બાળક ચમત્કારી છે, આમાં ચમત્કાર સેજે વરેલા છે, એટલે જરૂર આ દૈવી કોઈ બાળક છે. જોત જોતાની અંદર શિવશંકર પંડ્યા પાસેથી અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, યોગાસન આ બધું જ એ ટૂંક સમયની અંદર શીખી ગયા. લૌકિક રીતે વિદ્યાભ્યાસના જે વિદ્યાના પુસ્તકો હોય તો શીખ્યા પણ એની સાથે સાથે ઘોડા કેવી રીતે ખેલવા, ઘોડાની જાત વગેરે આ બધું પણ શીખ્યા. શસ્ત્રો કેવી રીતે ચલાવવા, યોગના બધા જે આસનો કેવી રીતે કરવા આ બધા જ પણ શીખ્યા. લાડુદાનજીના જે કાકા હતા એમનું નામ હતું હરનાથદાન, એ પણ અશ્વવિદ્યાની અંદર નકુળ જેવા નિપુણ હતા. 5 પાંડવોની અંદર સહદેવ જોશી હતા, ભીમ ગદાધારી હતા, અર્જુન બાણાવાળી હતા, યુધિષ્ઠિર સત્યવાદી અને નકુળ હતા ને એ અશ્વવિદ્યાની અંદર નિપુણ હતા. આ હરનાથદાન પણ એવા અશ્વવિદ્યાની અંદર નિપુણ છે. એમની પાસેથી ઘોડાની જાત, ચાલ, ચિહ્નો અને એ બધું જ શીખી ગયેલા. એટલે બ્રહ્માનંદ સ્વામીનો આગળ એક પ્રસંગ આપણે જોઈશું ઘોડાનો. તો એ બાળપણની અંદરથી જ આવી બધી વિદ્યાની અંદર એ પારંગત થયેલા છે. લાડુદાનજીના જીવનની અંદર, બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર એમને લૌકિક જ્ઞાન, અત્યારે જે એન્સાયક્લોપીડિયાની અંદર આપણે જોઈએ છે ને એવું બધું ભગવાનની કૃપાથી એમના સહેજે ભરેલું હતું. લાડુદાનજી જે વિષયની અંદર ઊંડા ઉતર્યા છે ને એ વિષયનું એટલું બધું એને તલસ્પર્શી ઊંડું જ્ઞાન છે કે જે આજે પણ કોઈને ભણવું હોય કે કરવું હોય ને તો એક વિષયની અંદર પારંગત થવામાં આખી જિંદગી પાર થઈ જાય. એને ટૂંક સમયની અંદર ભગવાનની કૃપાથી આવા એક એક વિષયનું જ્ઞાન હતું. ઘોડીની જાતમાં પ્રેમાનંદ સ્વામીએ એક જ પંક્તિની અંદર આપણને સૌને પણ યત્કિંચિત જ્ઞાન થાય એવું એક સમજાવેલું છે, ખાલી સ્મૃતિ જ કરી લઈએ. ઘોડીની કેટલી જાત હોય,

કેસર, બેરી, બોદલી, ફૂલમાળ, તાજણ, તીખી, આ સિવાય પણ એટલી બધી ઘોડીની જાતો છે. અબલખ, પંચરત્ન, પંચકલ્યાણી, ગાંધારી, હૈડી, પંખાળી, છોગાળી, વાંગાળી, પછી પ્રાદેશિક હોય, પાછી કાઠિયાવાડની હોય ને તો અમુક એ પાછી વળી જુદી, પછી બીજા પ્રદેશની જુદી, આરબના અરબસ્તાનના ઘોડાઓ એ વખતે બહુ વખણાતા, એની વળી કંઈક જાત જુદી, એ રીતે ઘોડાની અનંત પ્રકારની જે જાત, એમાં શું તફાવત હોય. આ બધું તો તેઓ શી બસ 7 વર્ષની ઉંમરે અભ્યાસમાં બેઠા અને 9 કે 10 વર્ષની ઉંમર દરમિયાનમાં આ બધું જ તેઓ આ પ્રમાણે નાની ઉંમરે શીખી જાય છે. રજાના દિવસો આવે ત્યારે રાજસ્થાન છે ને રળિયામણો છે, ડુંગરાળો દેશ છે, અને ડુંગરા છે ને ચોમાસાના સમયની અંદર ખૂબ રળિયામણા રૂડા રૂપાળા લાગે, તો એ નાની ઉંમરે જયપુર, જોધપુર, બિકાનેર, માઉન્ટ આબુ આ બધાની અંદર અવારનવાર ત્યાં બધે જતા હતા. અને જાય એટલું જ નહીં પણ એમની ઝીણી આંખો આ બધું જોવે અને એની અંદર પણ શું શું વિશેષતા છે ને એ બધો પોતે સંગ્રહ કરી લેતા, જાણી રાખતા હતા. એકવાર એવું બને છે કે શંભુદાનજી અને લાલુબા સૂતા છે અને રાત્રે એમને સ્વપ્ન દર્શન થાય છે. સ્વપ્ન દર્શનની અંદર આ પ્રમાણે એમને એક એવો દિવ્ય સંકેત થાય છે કે આપણું જે બાળક છે એ બાળકને વિશેષ વિદ્યાભ્યાસ માટે ભુજ મોકલવો, અને ભુજની અંદર જે પિંગળ પાઠશાળા છે ત્યાં આગળ એને પિંગળનો ઊંચો અભ્યાસ કરાવવો. આવું દિવ્ય સ્વપ્ન આવે છે. સવારે બંને ઉઠે છે, બંનેને એક જ સરખું સ્વપ્ન છે. લાલુબા શંભુદાનજીને કહે છે, શંભુદાનજી લાલુબાને કહે છે કે મને સ્વપ્ન આવ્યું, મને પણ સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? સ્વપ્નની વાત કરે છે કે મને આવું આવું સ્વપ્નમાં સંકેત થયો. લાલુબા કહે છે કે મને પણ આવો સંકેત થયો અને મને એ સ્વપ્ન સાચું હોય તો, એવું કહેવામાં આવ્યું છે કે જો સ્વપ્ન સાચું હોય ને તો તમારે ત્યાં એક કોઈ બ્રાહ્મણ આવશે અને બ્રાહ્મણ આ પ્રમાણે આવીને તમારા બાળકને ભણાવવા માટેની માંગણી કરશે. અને ત્રીજી એક વાત સ્વપ્નની અંદર એ થઈ કે બંનેના કપાળની અંદર ચાંદલો થયો. સવારે ઉઠ્યા, બંનેના કપાળની અંદર એકબીજાએ અરસપરસ ચાંદલો જોયો અને સ્વપ્નની આ વાત કરે છે અને થોડી વારની અંદર સ્વપ્નમાં જે આદેશ આપ્યો હતો એવો જ એક બ્રાહ્મણ આ પ્રમાણે એમના આંગણે આવી અને ઊભો રહ્યો. બ્રાહ્મણ જ્યારે આંગણે આવીને ઊભો રહ્યો ને ત્યારે એ બ્રાહ્મણે આ પ્રમાણે, આપણે કહીએ ને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, એ પ્રમાણે ત્યાંના રિવાજ પ્રમાણે એવી રીતે આહલેખ લગાવી કે રાજ તેજ વધે, નારાયણ પ્રસન્ન. તમારું રાજ તેજ વધે અને તમારા પણ ભગવાન નારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થાઓ. ફળિયામાં આવેલા ભૂદેવ એનું આતિથ્ય સત્કાર કર્યું અને ભૂદેવે પણ ઓમ નમઃ શિવાયનો એવો એક નાદ કર્યો ને તો શંભુદાન અને લાલુબાનું મન આવેલા બ્રાહ્મણના સ્વરૂપની અંદર ખેંચાવા લાગ્યું. બ્રાહ્મણો તો અત્યાર સુધી ભિક્ષા માગવા માટે ઘણા આવે પણ એની સામે જોવાનું મન ન થાય એવા હોય. આ જે ભૂદેવ આવ્યા છે ને એ કોઈક વિશિષ્ટ ભૂદેવ છે, એમને જોઈને જ એની અંદર ચિત્ત આકર્ષિત થાય છે અને એમની મુખમુદ્રા પણ એવી અજબ ગજબનું આકર્ષણ. થોડી વારની અંદર તો સમગ્ર ફળિયાની અંદર એ વિસ્તારની બધી સ્ત્રીઓ ત્યાં એકત્રિત થઈ જાય છે. ભૂદેવે પણ કપાળની અંદર ઉર્ધ્વપુંડ ત્રિલક કર્યું છે, સફેદ ત્રિપુંડ કરેલું છે, સફેદ ધોતી પહેરેલી છે,

ને પણ એમણે નજીક બોલાવ્યા, લાડુદાનજી પણ એમના તરફ ખેંચાય છે. અને આ ભૂદેવ હજી કશું જાણતા નથી કે લાલુબાને શંભુદાનજીને શું સ્વપ્નું આવ્યું છે, પણ સામેથી જ કહે છે કે તમારા આંગણાની અંદર જે આ બાળ રમી રહ્યો છે ને કોઈ દૈવી જીવ છે, અને જો મને પૂછો તો એને ભુજની અંદર પિંગળ શાસ્ત્રની જે પાઠશાળા છે ત્યાં વિશેષ અભ્યાસ માટે જો તેમને એમને મોકલો ને તો એ તમારા કુળનું નામ રોશન કરશે. અજાણ્યા ભૂદેવે પોતાને આવેલા સ્વપ્નની વાત કરી લાડુદાનજી શંભુદાનજી લાલુબાની સામે, અને લાલુબા શંભુદાનજી પતિ પત્ની એકબીજાની સામે જુએ છે કે આ અજાણ્યા આગંતુકને પણ આપણા સ્વપ્નની કેવી રીતે ખબર પડી. પણ બંને વિચારે છે કે દૈવી સંકેત છે. અતિથિએ કહ્યું કે જો મારું માનો તો ભુજની પિંગળ શાળાની અંદર જે પંડિતજી છે ને એ પણ તમારી જ્ઞાતિના જ છે, જેનું નામ છે અભયદાનજી. તમે શંભુદાનજી, તમારા પુત્ર લાડુદાનજી, તમારા ભાઈ આપણે મારે હરનાથદાન, આ બધા જે તમારા મામા વળી અમરનાથજી અમરદાનજી, તો આ જ કુળ કુટુંબના એક અભયદાનજી ત્યાં આગળ ભુજની પિંગળ શાળાની અંદર મુખ્ય અધ્યાપક તરીકે છે. તો જો તમે તેને ભણવા મોકલો સારું, એટલું કહી અને અતિથિ આ પ્રમાણે એવું કહે છે કે તમે વિચાર કરજો, થોડાક દિવસ પછી હું ફરી પાછો આવીશ, એમ કરીને ત્યાંથી નીકળી જાય છે. ભૂદેવ જેવા ત્યાંથી નીકળી ગયા ને પોતાનું ચિત્ત સાથે લેતા ગયો એવું લાગે છે. અખંડ એમનું ચિંતન થયા કરે, એની છબી સંભાળ્યા કરે. આ બાજુ લાડુદાન અને અલા શંભુદાન અને લાલુબાએ વિચાર કર્યો કે શું કરવું. બાળક જે રીતે ભણી રહ્યો હતો, જે રીતે વિદ્યાભ્યાસમાં આગળ આવી રહ્યો હતો, એ જોતા થયું કે નાનો છે બાળકને જરૂર ભણાવવો જ જોઈએ. પણ મારવાડથી ભુજ કેટલું દૂર, વળી એકનો એક દીકરો, એને ભણવા માટે બારે પરગામ, પરગામ નહીં પણ એ વખતે વિદેશ કહેવાય, વચનામૃતની અંદર દેશ વિદેશ, દેશ દેશના હરિભક્તોની સભા પર, દેશ વિદેશના, બીજા દેશમાંથી આવે ને એને વિદેશ કહેવાય, દેશ બીજો દેશ. તો પરગામ પરદેશની અંદર ભણવા મોકલવા, તો એનું હૈયું મન માનતું નથી કે ત્યાં કોણ જાણે શું હોય, કેવી વ્યવસ્થા હોય. અને એક જ બાળક આવી રીતે લાલન પાલનથી મોટું કર્યું હોય એટલે સજે સજે એની વધારે સ્મૃતિ થાય, યાદ આવે. પણ શું કરવું, જતાં જતાં પેલા જે ભૂદેવ છે ને એને કચ્છી ભાષાની અંદર આવી રીતે કહેતા હતા, આઈજી ગાલ સુણે મુજે હૈડે મેં ટાઢક થીવી, ડાયા માડું હિજો નામ જો ચારણ ભો થીવ્યો. એટલે કે ડાયો માણસ તો એને કહેવાય કે જે પોતાના બાળકને વિદ્યાભ્યાસમાં પારંગત કરે. અને બાળકને ભણાવવું ને એ તો માતા પિતાની એક ફરજ છે. આવું કહેતા કહેતા એ તો નીકળી ગયા. લાડુદાનજી લાડુદાનજી યાદ આવી જાય, શંભુદાનજી અને લાલુબા વિચાર કરે કે શું કરવું. એમણે એમના મોસાળ પક્ષમાંથી આ પ્રમાણે અમરદાનજીને બોલાવ્યા. અમરદાનજીને બોલાવ્યા એટલે એને કહ્યું કે ભાઈ તમે લાડુદાનજીને તો ભુજ ભણવા મોકલો એ તો જુદી વાત છે, પરંતુ થોડા સમય પહેલાં જ આપણે એક પ્રસંગ બનેલો, પ્રસંગ એવો બનેલો કે એ વખતે બાળ લગ્નની પ્રથા હતી, એટલે લાડુદાનજીનું તો રૂપ જોઈ અને સમગ્ર વિસ્તારની અંદરથી દરેકને જેને જેને ઘરે દીકરીનો જન્મ થયો એ બધાને થાય કે મારી દીકરી સાથે લાડુદાનજીના જો વાગદાન થાય, વિવાહ થાય તો સારું. એટલા માટે એ સમયના રિવાજ પ્રમાણે અમરદાનજી એટલે કે એના મામા અને શંભુદાનજી બંને મળીને પેશવા ગામના સ્વરૂપદાનજીની દીકરીઓ સાથે મૌખિક રીતે એવો વિમર્શ કરેલો કે અમારો દીકરો તમારી દીકરી સાથે પરણાવીશું. અને બને છે એવું કે સ્વરૂપદાનજીને તો ટ્વિન્સ બે દીકરીઓ એક સાથે જન્મેલી છે, એકનું નામ છે આ પ્રમાણે ખીમબા અને બીજીનું નામ મોજબા. તો આ બે દીકરીઓની સાથે વાકદાન વિધિ એટલે કે વેવિશાળ માટેની વાતો થઈ ગયેલી છે, એટલે હવે શું કરવું. જો લાડુદાનજીને ભણાવવા માટે મોકલે તો 12 વર્ષનો અભ્યાસક્રમ છે, વેદનો પાઠ કરવો હોય ને તો એ 12 વર્ષ લાગતા, 12 વર્ષે વેદ ઘનપાઠ થઈ જાય. એવી રીતે આ પિંગળ શાસ્ત્રનો પણ 12 વર્ષનો અભ્યાસ છે, એટલે અત્યારે જો એને ભણવા માટે મોકલે તો 12 વર્ષ પછી આવે. તો હવે શું કરવું,
એટલે પછી નક્કી કર્યું

કેવું કરો, આપણા જે કુળગોર શિવશંકરને બોલાવો અને એને કહો કે અમારે હમણે જ કંઈક વાગદાનનો વિધિ કરવો હોય તો તું મુહૂર્ત જોઈ આપ. શિવશંકર આવે છે અને યોગ ગ્રહ આ બધું જોતા એવું કહે છે કે હમણાં કોઈ વાગદાન માટેના યોગ કે ગ્રહ મળતા આવતા નથી, માટે ખમી જવું ઠીક છે. આવી જ્યારે વાત કરી ત્યારે અમરદાનજી કહે છે કે ભાઈ અમારા સગપણ તો જીભને ટેરવે થયેલા છે, તમારે તો ખાલી ટીપણાની મદદથી માત્ર વિધિ જ કરાવવાની છે અને મેં નક્કી કર્યું છે તો થવાનું જ છે. આ પ્રમાણે નક્કી કરી અને બંને વેવાય પક્ષને બોલાવી અને એનો વિવિશાળ વિધિ આ પ્રમાણે નક્કી થાય છે. સ્વરૂપદાનજીની બે દીકરીઓ ખીમબા અને મોજબાની સાથે શ્રીફળ વિધિ આપી અને લાડુદાનજીના વાકદાન વિધિ એટલે કે વિવિશાળ વિધિ અહીં આગળ સંપન્ન થાય છે. આટલા સમય દરમિયાનમાં 20 દિવસ પૂરા થાય છે. 20 દિવસ પછી ફરીથી જ પેલા ભૂદેવ એ જ રૂપ, એ જ છટા, એ જ શોભા એમના આંગણામાં આવી અને ઉભા રહે છે અને ફરીથી કહે છે કે રાજતેજ વધે નારાયણે પ્રસન્ન. શંભુદાનજીને લાલુબા તરત આવી અને એમને સ્વાગત કરે છે અને પછી એમને કહે છે કે આમ તો અમારો એકનો એક જ દીકરો છે, પરંતુ આપ જે દિવસથી પધાર્યા એ દિવસથી અમારા અંતરની અંદર આ એક પ્રશ્ન ઘોળાયા કરે છે કે શું કરવું. અને એ સમયની અંદર આ પ્રમાણે નવા જે ભૂદેવ આવ્યા છે કહે છે કે મારું માનો તો બાળકને ભણાવો એ જ હિતાવહ છે. એટલે હવે શંભુદાનજી પોતાના બાળકને ભુજ પિંગળ શાળાની અંદર ભણવા માટે નક્કી કરે છે અને જેવા એના મનની અંદર નિશ્ચય થયો કે મારા બાળકને ભણવા મોકલવું એટલે ભૂદેવે કહ્યું કે જો તમારા બાળકને ભુજ મોકલવો હોય તો હું અહીંથી ભુજ જ જાઉં છું અને તમારા બાળકને જીવના જતન પ્રમાણે, જીવથી પણ વધારે જતન કરીને હું સાચવીશ, સાર સંભાળ રાખીશ અને ભુજ પિંગળ શાળામાં પહોંચાડ્યા પછી અહીંયા તમને પત્ર દ્વારા પણ જણાવીશ કે તમારો બાળક ત્યાં સુખરૂપે પહોંચી ગયો છે. આવું જ્યારે આશ્વાસન આપ્યું એટલે આ પ્રમાણે શંભુદાનજી લાલુબાએ નક્કી કર્યું કે આ ભૂદેવની સાથે જ હવે આપણે એમને ભુજ પિંગળ શાળામાં ભણવા માટે મોકલવા. ભુજ પિંગળ શાળામાં ભણવા જવાના 14 દિવસ લાગવાના છે, આજથી શરૂ થશે તો 14 દિવસે, એટલે કે આપણે 14 દિવસ નહીં પણ 14મે દિવસે ભુજ પિંગળ શાળામાં પહોંચશે. વચ્ચે કેવા ને કેટલા પ્રસંગો બને છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ

श्री स्वामीनारायण भगवान ની જય. સંપમાં એટલું જ સમજવાનું છે, સંપ તમારે ડિમાન્ડ નહીં કરવાની, માગવાનું નહીં, આપવાનું છે. સંપમાં આપણે એવા વિચાર કરવા કે સંપ રાખવા માટે મારે શું કરવું, કેવા વિચારો કરવા, કેવું બોલવું ચાલુ કે જેને કહીને સંપ વધે. પણ આપણે એ સંપ રાખે તો હું રાખું, એ આમ કરે તો કરું, તો સંપ નહીં થાય, ઝઘડા ઝઘડા ઝઘડી થશે. સામેથી માંગી કે એ સંપ રાખે તો જ હું રાખું, નહીં તો ના રાખું, મારા મારી ધમાલ થાય અને અવરે પાટે ગાડી ચાલે. પણ તમારે પહેલાં તો મનમાં રાખવું, મારે સંપ રાખવું

is fit passage manma fit mare sab rakhu che ane aagna che shriji maharaj ni aagna che yogi apani aagna che bada shastri maharaj bhagat ji maharaj pramukh sai maharaj badha ni aagna che sab tamare rakhvanu ane apne આવરત પાટે ગાડી ચાલે છે સામેથી એ સંપ્રાગે તો હું રાખું એમાં કોઈ દિવસ મેર ન પડે તમારે જ ઘસાવાનું છે મારે શું કરવું કે એ સંપ વધે આપે મારે કયા વિચારો કરવા કેવું બોલવું ચાલવું કયા ધર્મ નિયમ પાળવા બધા મારે જ મારે જ કરવાનું મારે ઘસાવાનું છે મારે મનગમતું મૂકવું છે મારે અનુકૂળ થવું છે એવી રીતે તમારે સામેથી માગશું તો દંડા પડશે ધબાલ થશે અને એનું મૂલ્ય કેટલું છે શ્રીજી મહારાજ રાજી થશે હવે એની તો કિંમત જ ના કહેવાય મહારાજ રાજી થાય અને સ્વામી રાજી થાય ભગતજી મહારાજ રાજી થાય શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સાંઈ મહારાજ રાજી થાય તો એને કિંમત જ ના કહેવાય હવે રાજીપાનો કચરો કરી નાખે રાજીપો રાજીપો બધી વાતમાં દાર સર્વોપરી શાક સર્વોપરી બધે સર્વોપરી ના લગાય એક જ હોય સર્વોપરી સરથી ઉપર એના ઉપર કોઈ સત્તા નહીં એ સર્વોપરી પણ આપણે બધે એમ રાજીપાને બધું વાત બરાબર સાચી જ વાત છે તમે રાજીપાની કમાણી કરવાની છે જેમ લાખ બે લાખ અબજ રૂપિયા કમાવે એમ રાજીપાની કમાણી કરવાની છે તો એમાં જેટલો લાભ થાય એટલો કરો અને રાજીપાની વાત તો નિષ્ઠા શાસ્ત્રી મહારાજે કાર્ય કર્યું છે એ નિષ્ઠાનું પ્રવર્તન થાય એમાં જેવો રાજીપો હોય બીજા કોઈ વાતે ના હોય તો આ રીતે રાજીપા ભેગો કરવાની વાત છે વડતાલમાં શ્રી હરિ હરિજનોને વાત કરતા કહ્યું સંપ એ ભગવાનનું દૈવત છે ગોડ્સ પાવર મેન પાવર નહીં હ્યુમન પાવર નહીં મશીન પાવર નહીં ગોડ્સ પાવર એ ભગવાનનું દૈવત છે એટલે ભગવાનનું દૈવત તો બધું આવી ગયું તો જો મહારાજે કહ્યું કે સંપ એ ભગવાનનું દૈવત છે કુસમ એ કળિયુગ છે મારા ભાઈ ધમાલ કુસમ આપણને અનુભવાય છે જરા કોઈ માટે અભાવ આવે જરા મનમાં કંઈ થાય આ નકામો છે આમ છે તેમ છે નકામો શબ્દ તમે જ નકામો છે એ વ્યક્તિ નથી એ તો તમને લાભ આપે છે એટલે સંપ એ ભગવાનનું દૈવત છે કુસંપ એ કળિયુગ છે જ્યાં સંપ રહે છે તો વાક્ય જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે બધું સંપ અને વાતે સાચી ઓલા મોટા માણસો હોય અબજોપતિ હોય પણ સંપ એમાં સંપમાં ડખો આવે ને
ખલાસ, ગોરાનું પાણી સુકાઈ જાય એવી વાત. બરકતના સંપ, સંપ એક તત્વ છે. જેમ અબજ રૂપિયા છે એવી રીતે સંપ છે, સંપની કિંમત છે. પણ આપણે એક કિંમત સમજતા નથી અને ગમે એમ જોડાજોડ કરીએ છીએ. બરબાદી, નાશ, પડતી પડતી અને ઠેઠ છેવટે ઝીરો પર આવી જઈએ. સંપે ભગવાન દૈવત છે, કુસંપે કળયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વાસ. સંપ નથી જેવા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં અને બીજા મંડળમાં, સત્સંગ મંડળમાં અને એવી રીતે સંપ વધારવા. અમે એક ગામમાં ગયા હતા તો ના આગલે વર્ષે સંતો ગયા હતા, નાના સંતો હતા. અને એમાં ખૂબ પ્રગતિ દેખાઈ અને એ લોકોને લાગે કે મોહન સ્વામી આવે તો ભયો ભયો થઈ જશે. એવું થયું, અમે ગયા કોઈ ના મળે, કુછ ભી નહીં, લુખા. અને સંપ તૂટ્યો તો ઓલા કહે કે આ લોકો આવશે, એમને મોઢું જોવું નથી, એ ના આવ્યા અને આ લોકો ના આવ્યા અને અમે ખાલી. એવું થયું. તો જે મહારાજ કહે અને સંપની યુનાઇટ વી સ્ટેન્ડ, ડિવાઇડ વી ફોલ. અમેરિકામાં મોટા અક્ષરે 20-20 ફૂટના અક્ષરે લખેલું છે તે બાઉન્ડરી ઉપર. તો એ યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડ વી ફોલ લખે. અને સંપ ત્યાં જમ્પ કહેવત છે, કોમન કહેવત છે, લોક વાયકા છે. સંપ ત્યાં જમ્પ બધા સંપની બધી એટલી બધી પ્રચલિત છે પણ કોઈ રાગ થોડા મારા મારે એમાં સમજે છે. બસ પણ એમાં નુકસાન છે, દેખાય ઉપરથી દેખાય કે તમે તમારી જીત થઈ, પણ હાર છે, ખરેખર હાર. એ સંપ તૂટ્યો એ હાર જ કહેવાય. તો સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. કડી કળિયુગ, હવે કળિયુગ લેવા જવાનું નથી, તમારા ઘરમાં જ હોય. સંપ તૂટ્યો એટલે કડી એના કુટુંબ સહિત નિવાસ કરે છે. બધા એના પપ્પા, પછી પુત્રો, છોકરાઓ, પુત્ર ન કહેવાય, અને પછી એના છોકરા, એના છોકરા, બધે કુટુંબ સહિત, કડી કુટુંબ સહિત ધામધૂમ કરે, એવી ધમાલ કરી નાખે કે ના પૂછાય. અને દુનિયામાં જોયું બધે જ્યાં સંપ હોય ને પ્રગતિ થતી હોય, પ્રગતિ. અને જ્યાં એક તૂટ્યું, તાર તૂટ્યું, પડતી થાય, ત્યાં દેખાય નહીં, ધીમે ધીમે ધીમે ધીમે સાફ થઈ જાય. તો જો આખી દુનિયામાં, વ્યવહારમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે દેખાય છે કે અહીંયા સંપ હોય બધી રીતે અને સુખ શાંતિ રહે, બીજું તો કોઈ. અને ઓલામાં ઉદ્વેગ રહે, ઉદ્વેગ રહે મનમાં, એવા વિચારવા જાય શું કરી નાખો, એને ઠેકાણે પાડી દો એવા વિચાર.
આ કોર્ટ કચેરીને કારણ એ જ છે, ધમાલ ધમાલ. પણ સંપીને જો એ મંત્ર હાથમાં આવી જાય ને, સંપ અને મહારાજ કહ્યું, સંપ એ ભગવાનનું દૈવત છે, ગોડ્સ પાવર. કુસંપ એ કળિયુગ છે, આઉટ રાઇટ કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. જ્યાં સંપ હોય આ બધા રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા, મેઇન થિંગ તો પ્રભુતા રહે છે. રિદ્ધિ સિદ્ધિ રહે છે, રિદ્ધિ સિદ્ધિ એટલે સુખ શાંતિ. હવે રિદ્ધિ સિદ્ધિ એ પદાર્થમાં ના આવે, પણ તમે અંતરમાં ઓલા અબજ રૂપિયા હોય અને શાંતિ ના હોય, તમને શાંતિ હોય એટલે પ્રભુતા. રિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કળી સહિત, કળી કુટુંબ સહિત વસે. હવે બીજી વાત કહે, પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. પરસ્પર વિરોધ, તમે સંપ રાખો અને સામો ના રાખતો હોય, પણ તો એમાં કાંઈ ગડબડ છે, દેખાતું નથી કાંઈ ગડબડ છે. તો એટલે કંઈક તમારા બોલવા ચાલવામાં કંઈક એવું થઈ જાય એટલે આ પરિણામ આવે. એટલે પરસ્પર વિરોધ, વિરોધ થવો જ ના જોઈએ એવું છે. પરંતુ વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સામ સુરત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે. ભગવાનને લાવવા છે, મૂર્તિ બધામાં છે ભગવાન, એના નથી. પણ આ મેથડ, આ તરકીબ અજમાવી જઈ છે. સમ સુરત ભાવ, જે શ્રીજી મહારાજે વાત કરી છે, યોગીઓ પણ તો યોગીઓ તો પછી આવ્યા. શ્રીજી મહારાજે વાત, સમ સુરત ભાવ શબ્દો યોગીઓ પણ શ્રીજી મહારાજે વાપર્યા છે. સમ સુરત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. ભગવાનને લાવ, ભગવાન 24 કલાક તમારી સાથે છે. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ખૂણામાં આવી કન્ડિશન હોય, ભગવાન તો સાથે જ છે. પછી ક્યાં પ્રશ્ન છે? તારું મારીને પૂજારી જાય એ બધું નથી, ઠીક છે, એ તો રીત રિવાજ છે. પણ અસલી તો 24 કલાક તો ભગવાન તારી પાસે રહે. તો એમાં દયા મર્યાદા સમ સુરત ભાવ આ રે, એટલે ભગવાન તારી પાસે જ છે. જ્યાં આ સર્વે નથી, આજે સમ સુરત ભાવ દયા મર્યાદા આજ આ સર્વે નથી માર કે, ત્યાં ધર્માધિક પણ કથન માત્ર છે. બધા ધર્મ નિયમ પારે બધા કથન માત્ર, હવે કંઈ બરકત પ્રાણ જ ના હોય. ખોરી હોય એમાં જીવ નીકળી જાય, શબ તુલ્ય થઈ એવું જ છે. એટલે જ્યાં આ ચાર ના હોય, મહારાજે કહ્યું કે એ સબ તુલ્ય છે. તમે ધર્મ નિયમ બધા પારો, ગમે પારો, કથન માત્ર છે, કહેવા પૂરતું છે. અસલી હાર તો આ છે. અને દયા મર્યાદા સુરત પણ સંપ છે ત્યાં જ મોક્ષ છે. આ ચાર છે ત્યાં જ મોક્ષ છે. તમે ખિસ્સામાં લઈને ફરો મોક્ષ, ગમે ત્યાં જાઓ ખરો. આ ચાર વિના, અમે આ ચાર વિના ફાવે તેવી મોઢે વાતો કે. આ ચાર વિના સમ સુરત ભાવ દયા મર્યાદા, આ ચાર વિના ફાવે તેવી મોઢે વાત કરો, એટલે ટોપમાં ટોપ વાત કરો. બધાને મોહ પમાડી જાય એવી વાતો કરે, પણ
ચાર ના હોય તમારે, કે ચાર વિના ફાવે કંઈ મોઢે વાતો કે ને ગુરુ થઈને પૂજાય હોય છે બધું, ગુરુ થઈને પૂજાય. તથા ગાદી, તકિયા, વાહન, વસ્ત્ર, ભૂષણ, ધન, ખાન પાન, પૂજા મળતા રહે પણ તેનો કાંઈ અર્થ નથી. બધું પ્રાણ જ દેહમાંથી જીવ નીકળી જાય પછી શું રહ્યું? રાજા હોય, સિકંદર હોય, તો પ્રાણ નીકળી ગયું, પતી ગયું. આકાશમાં ગતિ કરે, આકાશમાં ગતિ કરે, અમેરિકાન પ્રેસિડેન્ટ જોવા આવે, કોણ છે આકાશમાં ગતિ કરે છે? અને આપણે બધાને થાય કે જોવા તો જઈએ કોણ છે, કેવો છે, અને બધાને મન થાય. તો મહારાજ શું કહે છે? આકાશમાં ગતિ કરે તો પણ સમસ્રોત ભાવ વગર મોટી આવતી નથી. મૂળ તત્વ પકડી રાખે. આકાશમાં ગતિ કરી લે, વાહ વાહ થઈ જાય, કેટલા બધી આખી દુધીના જોવા આવે, પણ મહારાજ કાંઈ નહીં, સમસ્રોત ભાવ નથી, કાંઈ નહીં, ચોકડી. આકાશમાં ગતિ કરે તો સમસ્રોત ભાવ વગર મોટી આવતી નથી. એ વિના મોટી છે તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેઠી લુપ્ત થઈ જાય. હલો, ચંદ્ર પૂર્ણ ખીલાય, પૂર્ણ કળાએ ખીલે પછી વત પક્ષા ધીમે ધીમે થઈ જાય. એટલે સમ ના હોય એટલે આવી દશા થાય. વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરી વાત કરતા, ભગવાન કે સત્પુરુષમાં જ્યાં સુધી જીવ બાંધે નહીં ત્યાંથી શાસ્ત્ર ભણે કે હુનર શીખે તો પણ મોક્ષ થાય નહીં. એટલે ભગવાનને સંત આપણે મુખ્ય છે, એ બે ગઈકાલે વાત કરી. વચનામૃતના એમાં વાત કરી, ભગવાન સંત એ સારમાં સારમાં સાર છે. એ સંત મળે એટલે બધું કામ થઈ જાય, સંત ના મળે પછી ગમે એટલું બધું તોડા મારે પણ કાંઈ ના મળે. એટલે આપણે શાસ્ત્રીમાં યોગીઓમાં પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા છે, એટલે આપણા ભાગ્યનો પાર નથી. આપણે ખબર નથી પડતી કે આપણે શું હાથમાં છે, પણ અરે અબજ રૂપિયા હાથમાં હોય, કરોડ હાથમાં, તો આમ ફરે આમ ફરે, પણ આ ભગવાન સંત મળ્યા છે એના કરતાં જો ભી મોક્ષ અંતિમ લક્ષ્ય જે છે એને પામ્યા છે. પણ આપણે તો આમ જ થાય. જો આપણે કઈ વસ્તુ હાથમાં છે ભગવાન સંત, એટલે એને જે આ વાત સમજાઈ હોય, આઠે પોર 24 કલાક એને કેફ મારે સજાન સાંઈ મહારાજની.

Sri Swaminarayan Bhagwan ni jai. Mukta Muni ke Sri Hari kehta ke manushtan pamine chakravarti raj mare pan Bhagwan no das na thai to tena dukhno ant avto nathi. Sri Ji Maharaj vat kare che tena dukhno ant avto nathi. આપણને એવો કંઈ અનુભવ થતો નથી. આપણે તો જેમ પૈસા મળે વધારે આનંદ થાય. ઓહો, ચિંતામણી મળી એવો ભાવ થાય. પણ મહારાજ જો આધ્યાત્મિક દિશાએ વરે અને આપણને જ્ઞાન હોય, આ બધું આ જ્ઞાનનું કારણ છે. પણ જ્ઞાન હોય તો આપણને સ્પષ્ટ જણાય અને થોડો વિચાર કરવો પડે. આ અધ્યાત્મને આ ક્ષેત્ર અધ્યાત્મ બધું પોઝિટિવ, બધું સહી શીખવાવાળું. અને બીજો આપણે જે અભાવ ગુણમાં પડે બધું એ બધી અવારાઈ કરે, એમાં મહારાજ ફાવતું નથી. અને કોઈ પણ પરોક્ષના સંતો મહાત્માઓ બધાએ સવરાઈ કરી છે અને એક અખંડ સુખી રહ્યા છે. મુક્તમની કે શેરી કહેતા કે મનુષ્યતન પામીને ચક્રવર્તી રાજ મળે. ચક્રવર્તી આખા દુનિયાનું રાજ. ચક્રવર્તી રાજ તો એની અત્યારે કલ્પના ના થાય. ચક્રવર્તી આપે પણ એવું રાજ મળે ચક્રવર્તી. પણ જો ભગવાનનો દાસ ના થાય, પણ જો ભગવાનનો દાસ ના થાય તો તેના દુઃખનો અંત આવતો નથી. હવે આપણને છાંટોય અનુભવ થતો નથી. આપણે તો જેમ રિદ્ધિ સિદ્ધિ આ લોકનો બધી પ્રાપ્તિ થાય તેમ ભલે ઉપરથી કહેતો હોય નાશન છે આમ જેમ, પણ અંદર ખાને તો એને કેફ રહે કે મારી પાસે પૈસા છે આમ છે તેમ છે. પણ મહારાજે કહ્યું કે ત્યાં દુઃખનો અંત આવતો નથી. એટલે આ વાત વિચારવા જેવી છે, કેવી રીતે દુઃખનો અંત આવતો નથી. કાર્યાણીમાં શ્રીજરી વાત કરતા કહ્યું, આંખમાં સેવાનો ગુણ વસી, આંખમાં સેવાનો ગુણ વસી જાય પછી તેના દુર્ગુણ કે અવગુણ નજરમાં આવતા નથી. આપણે જો તમને સેવા ગમે, ગમતી હોય સેવા કરવી, ગમતી હોય સેવા, ખાલી ઉપર ઉપરથી નહીં અંતરથી, એમાં તમને ખરેખર જેમ પૂરો એકાંતિક ભક્તોએ આવું જ માગ્યું છે, સેવાનું જ માગ્યું છે. આંખમાં સેવાનો ગુણ વસી જાય પછી તેના દુર્ગુણ કે અવગુણ નજરમાં આવતા નથી. જે કોઈ વ્યક્તિ હોય, ભક્ત હોય, એનો જે મનમાં વસી જાય કે આ ખરેખર ગુણભાવી છે, ગુણ ગ્રહણ કરનાર છે, એ બધું હોય તો એના અવગુણને દોષ દેખાતા નથી. આપણને પણ થાય, જો આપણે બધા વિચાર કરીએ કે જે વ્યક્તિનો આપણને ગુણ હોય એના અવગુણનો વિચાર આવે જ નહીં. પણ જે આવે
તો એમાં કંઈ બેકારી લાગે છે. નહીં તો એટલે ટૂંકમાં આપણે આ સત્સંગમાં બધા ગુણ લેવાની વાત આવી. ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિ પર વંચાઈને શ્રીએ વાત કરતાં કહ્યું, ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. આ લાઈન પકડવી આપણે ભગવાન, ભગવાનનો દાસ થાય, ભગવાનનો દાસ, બીજા કોઈનો દાસ નહીં પણ ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ થાય, સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે શ્રી મહારાજે તો એનું નામ કાઢી નાખ્યું. જો ભગવાન હરિભક્તના દાસ ના થાય, સંતના દાસ ના થાય તો કીટમાં વાસ કરે. એટલે ભગવાનની દ્રષ્ટિ એવી છે કે એને કચરો ગણે, ભગવાન દાસ ના થાય, સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય. જો આપણે આ સારામાં સારી વસ્તુ છે આપણે દાસના દાસ થવું, દાસ એમાં કોઈ એવી સલામતી ગેરંટીડ, એમાં કોઈ પ્રશ્ન જ ના રહે. દાસના દાસ થયો તો બધે ડંકો જ વાગે ત્યાં થાય. અને બધાને બીજાને પણ અનુભવ થાય, દાસ તો દાસ થાય બીજાને પણ અનુભવ થાય કે આ વ્યક્તિ આ હરિભક્ત છે, આપણે કામનો છે. ભગવાનનો દાસ તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસપણું મળે છે. જો એ દાસપણું ભાજી બુરા નથી, અહીંથી ઊંચકી નહીં આ મૂકી દે, એની સાધના કરવી પડે. અને મહારાજે કહ્યું કે બીજી વાત, મહારાજે કહે દાસપણનો અભ્યાસ નિત્ય રાખો, દાસપણનો અભ્યાસ નિત્ય રાખો. બધી મોટી મોટી વાત કરીએ છે પણ આ મર્મ અહીંયા છે, આમાં બધું આવી જાય છે. એટલે ટૂંકમાં હંમેશા દાસ પણ ઈચ્છું, અને એ ઈચ્છા તો બધું આવી ગયું. તમે પણ તમે મોટી ઈચ્છો અને માન મર્દવા માટે પ્રયત્ન કરો તો એ ખોટી લાઈન છે, એમાં દુઃખ જ આવે. જે દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. આપણે આ લાઈન પકડવાની છે. બીજી બધી વાત કરીએ પણ જો આ ના આવે તો આ સત્સંગ મળ્યો છે તો જન્મ વ્યર્થ જાય, ધક્કામ જાય. આવા ભગવાનને આવા સંત મળ્યા એમાં બધું સારું જ ઈચ્છું, કોઈનો અભાવ ગુના પડવું જ નહીં. અને આ તો મહારાજની પ્રાપ્તિ એટલે કેટલી મોટી પ્રાપ્તિ. અબજો રૂપિયામાં ગણીએ તો અબજો રૂપિયાની પ્રાપ્તિ છે, એને તુલે કોઈ આવે નહીં. ગુણાતીતાન સ્વામી મહારાજે એ તો આટલા મોટા છે, સર્વથી શ્રીજી મહારાજને એક બાજુ મૂકે તો ગુણાતીત જ બધા
પણ તોય આટલા મોટા છે, પણ તોય દાસ દાસ પણ એમાં ભારો ભાર છે. ચિંતામણી, ચિંતામણી પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતા પણ દાસપદ ઊંચું છે. આ બધું વિચાર માગી લે છે એમને. આપણે લોલે લોલ ચાલતું રહે કામ ના થાય. સત્સંગ મળ્યો છે, કોઈ પણ મોટી વસ્તુ મળે તો એના એમના વિચારો જ આવે આપણને. તો આ ભગવાન જેવા મળ્યા છે, પણ તેનો કોઈ વિચાર જ આવતો નથી. બસ બીજા સામાન્ય ગુણો છે એના ભેગા ગણાઈ જાય છે. ચિંતામણી પાસમણી કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામે છે. આ બધા મોટા મોટા ભક્તો બધા એ દાસપણાથી જ એમની મોટપ સ્થપાઈ છે અને રહે છે અને રહેવાનું છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે, બીજી જબરી વાત આવી. મારે કે ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ, કોટી કલ્પ એટલે પહાડની કેટલી સેવા કરે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે. આ એક ખાય છે, હું ખાય છે, એમાં શું ફેર પડે? એવું સરખાપણી જો ગુણાધિતાન સ્વામી પણ કહું કે સત્સંગમાં બરોબરિયાપણું રાખવું નહીં. બરોબરિયા આવે મોટી ખોટ છે, મોટી ખોટ છે. પણ આપણે સામાન્ય રીતે લઈએ છીએ એ પથ્થર મળે, હું એ પથ્થર મળે, બસ એવું બરોબરિયાપણું આવવા ના દેવું. કોઈને કોઈને દબાવવાની વાત ના આવી. પોતે દબાય તો ભગવાનના જેવા ગુણાય, પણ પોતે બીજાને દબાવે મારા જરાય ગમતું નથી, જરાય ગમતું નથી. ચિંતામણી પારસમણી કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબર ભણવા ન દે. દાસના દાસ, દાસના દાસનો દાસ થઈ રહે. સત્સંગમાં તાય કચરાઈ જવાનું, તાય અભિમાન જરાય રાખો, લેશ માત્ર હું છું જ નહીં, સત્સંગ ચંડ જ છું એવું મારે તો કામ થાય. દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીજી તેને દાસની પદવી આપે છે. દાસ પદવી પરથી પર પદવી છે, જે આ સમજવું પડે. હવે ઉપર ઉપરથી કાંઈ ના સમજાય, કાંઈ હાથમાં આવે નહીં. અને આ શ્રીજી મહારાજ ભગવાન જેવા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા, એમાં કાંઈ ચાંચ ખૂંચે નહીં. તો સત્સંગ કરો, આ જરા મહારાજના વચનો વિચારવા પડે. સદાનંદ સ્વામી મહારાજની જય.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રમાં શ્રદ્ધા કઈ છે પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્વિકી તે ઘર કોઠા કરાવે છે, ઇત્યાદિ અનેક કામ અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય. પણ તે શા કામની? બધી શ્રદ્ધા કઈ છે તે શા કામની? સ્વામી કહ્યું, માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહીં, માટે સત્પુરુષ અધિક છે. સ્વામી ફરીને આ વાત કહેવા માટે, શ્રદ્ધા તો બધી અનેક પ્રકારની છે, એ બધું ઘર કોઠા કરાવે અને બધું એ શ્રદ્ધાપૂર્વક બધા મંડે કરે, પણ એ શા કામની? એ શ્રદ્ધા શા કામની? સત્પુરુષમાં હિત થાય એ શ્રદ્ધા કામની છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી દે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તો પોતાના દોષ ટાળવાનો હોય, તો કાંઈ કસર રહે જ નહીં. જો આ વાત સમજાઈ છે, કાંઈ કસર રહે નહીં એ વાત સમજાઈ હોય તો સવરું પડે આ બધું, નહીં તો અવરું પડે, અવરાઈ કરે. જો બીજાને સમજાવવાનો આગ્રહ છે તો પોતાને સમજવાનો હોય. જે એ આપણે બીજાને ઉપદેશ આપવામાં કળેધાર પ્રવચન હોય, બધું હોય, તો બીજાને ઉપદેશ આપવા માટે જ પ્રયત્ન હોય, અને એ મારા જેવું સમજે તો ઠીક એવું પણ હોય. પણ એ બધી સ્વામી કહ્યું કે બરાબર નથી. જો બીજાને સમજાવવાનો આગ્રહ છે તો પોતાને સમજવાનો હોય તો કામ થઈ જાય, બધી કસર માત્ર નીકળી જાય. નહીં તો બીજાને માથે ટોપલો ઢાળે એ કામમાં ના આવે. પણ મોટા ભાગે એવું જ હોય છે, આ બીજાને સમજાવવાનો આગ્રહ હોય અને કેટલું મંડી પડે બીજાને સમજાવવાનો આગ્રહ, અઢળક એ બહુ જાણપણું હોય તો જ આ વાત ઉપર આવે, નહીં તો ચાલ્યું જ જાય. બીજાને સમજાવવાને આગ્રહ, ઘણું બધું આગ્રહ હોય તે એવું પોતાને સમજવાનું હોય તો કામ થઈ જાય. એવું બીજાને સમજાવવાનો આગ્રહ હોય, એવું પોતાને સમજવાનું હોય તો કામ થઈ જાય, પણ એવું બનતું નથી. એવો પોતાને સમજવાનો આગ્રહ, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે. દોષમાં તો એ ઊંડે ઉતર્યા જ કરે, ક્યાંથી શું કર્યું, કેમ કર્યું, આવું કર્યું, એવું મંડો જ રહે. પણ એવો પોતા માટે મંડે, જેવો પોતાનો દોષ હોય, પોતાના દોષો હોય તેવી ચાળ હોય, અને ઊંડો ઉતરે કે આ મને શા માટે આવો ગુનાયો, કેમ આવ્યો, બધું એવી રીતે મંડે તો કામ થાય. તો સ્વામી કહે કાંઈ કસર રહે નહીં, જે આ વાત સમજવા જેવી છે. જો આટલી જ વાતમાં જો બીજાનો સમજવાનો આગ્રહ હોય પોતાને સમજવાનો હોય, જો બીજાનો દોષ જોવાનો આગ્રહ હોય પોતાનો દોષ જોવાનો આગ્રહ હોય, આટલું જ સમજવાય તો કાંઈ કસર રહે જ નહીં. જો આ વાત સમજાઈ હોય, આપણે કસર કાઢવી છે, રાખવી નથી, અને એ તો છે જ, એ મોક્ષને માર્ગે આ બહુ કામનું છે, તે આપણે આવી સમજણ કરીએ તો બધું કામ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે,
શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ એમ છે જી, મોટા રાજી થાય તો સરળ કામ થાય છે જ, એ મોટા રાજી થાય. અને આપણે આ મોક્ષ માર્ગે તો આ જ બધું આ જ કામમાં આવે છે, મોટા રાજી થાય, મોટા રાજી કરે, એ અનેક પ્રકારે રાજી થાય છે. પણ એમાં નિષ્ઠા પ્રવર્તવામાં, નિષ્ઠા કરવી, નિષ્ઠા પ્રવર્તવી, એમાં બહુ રાજીપો. રાજીપો બધામાં છે, આપણે જે કરીએ રાજીપો થાય, એક ક્રિયા કરીએ રાજી કરાવતા રાજી થાય. પણ નિષ્ઠા પ્રવર્તવામાં, નિષ્ઠા કરવામાં, એમાં બહુ રાજીપો છે. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી રહી, શાસ્ત્રમાં અને સત્પુરુષના કહેવામાં એમ છે જે, મોટા રાજી થાય તો સરે કામ થાય. તે રાજી થયાનો ઉપાય ચાર છે, તેની વિકતી છે. એક તો એને કંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું. અમે કપડવાળી માતા અને સાંજે બધી ગોષ્ઠી બધા કરતા હતા. સાંજે છેલ્લી છેલ્લો પીરિયડ બધા ગોષ્ઠી કરતા હતા. અને મોટા મોટા અર્જુન કાકા હોય, હર્ષદભાઈ હોય, અને બધા મોટા મોટા બેઠા હોય, મોટા સ્વામી હોય, બધા ગોષ્ઠી કરતા. તે વખતે યોગી બાપા નીકળ્યા અને લઘુ પાણી કરવા જતા હતા તો બધા યુવકો દોડી ગયા સ્વામી પાસે. તો સ્વામીએ આ વાત કરી સ્વામી કે સત્પુરુષને કંઈ જોઈતું હોય તો બધું પડતું મૂકીને બધું આપણે દોડી જવું અને એમને રાજી કરવા, એ રીતે રાજી કર. તો આપણે આ પછી થાય છે એમ નહીં, તરત જ દોડી જવું અને એમને જે જોઈતું હોય એ રીતે કરવું. તે રાજી થયાનો ઉપાય ચાર છે, તેની વિકતી છે. એક તો એને કંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો. હવે પોતાના દેહની સેવા કરીએ તો કેટલાના હાથમાં આવે, એ તો જે બે ચાર હોય એ જ હાથમાં. પણ બીજી વાત સમજી ગઈ. ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, એ તો થઈ શકે. એનો અટંટાઈ રાખવી નહીં, દીનપણું રાખવું અને સદાય ગરજ્યું રહેવું, એ રીતે વાત કરીએ. તો ત્રીજું તેની આગળ હાથ જોડીને વિનય કરવો, વિનય બહુ મોટી વાત છે. એટલે એ સત્પુરુષને સમજ્યો હોય તો જ આ વિનય થઈ શકે. ને ચોથું એની એની વૃત્તિ, એની વૃત્તિ હતો બધું આવી ગયું. સત્પુરુષને શું કરાવવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ કોઈના કયા સિવાય આવે એવો આંતરિક ભાવ, ને તે મુજબ પોતે વર્તે, તેને અનુવૃત્તિ પાળનાર કહેવાય. એટલે પોતાની આપસૂજ, આપણે એને કાંઈ જોઈતું હોય કાંઈ પણ એ પ્રમાણે વર્તે. સત્પુરુષને શું કરાવવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ કોઈના કયા સિવાય આવે એવો આંતરિક ભાવ, અને તે મુજબ પોતે વર્તે, તેને વૃત્તિ પાળનાર કહેવાય. હંસે ગુરુ મય ભક્ત્યા અનુભૂત્યા. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણને મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને નાની માની નથી. આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. એમાં શંકા કરે, કેમ આમ બોલ્યા, કેમ આમ કર્યું. એટલે તરત આજ્ઞા
પાળી નથી, તરત જ રાજી. કેમ એ આપણને સૂજે નહીં ને બુદ્ધિ પણ પહોંચે નહીં. તે મહારાજને ને મોટા સાધુને પૂર્વા પર સૂજે, પણ તે જીવને મનાય નહીં. એટલે આપણે આજ્ઞા પાડવાની, તરત જ આજ્ઞા પાડવાની. આપણે સૂજે કે ના સૂજે, પણ આજ્ઞા પાડીમાં એમાં ઘણો લાભ છે. પછી સૂજાય પછી વાંધો નહીં, પણ તે વખતે હા ના હા ના કરતા રહીએ તો બધું ટાણું ચૂકી જઈએ. સદાન સ્વાય મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનકુવામાં શ્રી હરિ વાત કરતા કહું, પ્રથમ અમારું અંગ કહીએ. મહારાજ આપણી રીતે વર્તે છે એટલે અમારું અંગ કહીએ. એમાં પછી એમને તો ક્યાં અંગ છે, એ તો ભગવાન છે. પણ મનુષ્ય રૂપે વર્તે છે એટલે મહારાજે કહ્યું કે પહેલાં પ્રથમ અમારું અંગ કહીએ, પછી બીજા વાત કરજો. નહીં તો બીજા શરૂઆત કરે તો કંઈનું કંઈ અંગ બહાર જતો રહે. એટલે મહારાજે કહ્યું પહેલાં અમારું અંગ કહીએ, એટલે ચેનલ બાંધી આપી. આ ચેનલમાં રહીને તમે બધું કામ કરજો. પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. આપણે થાય છે, થાય છે. કોક કોક હરિભક્તને વિશે જે હેત હોય એના માટે થાય, બાકી બીજાને તો શું શું આવ જાઓ. પણ મહારાજ અમને હરિભક્તને જોઈને અતિ ઉમંગ થાય છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આ ભગવાન છે અને તો એમને આપણા માટે કેટલું બધું હેત છે, કેટલું બધું લગ્ની છે. આપણને એમ નહીં ભગવાન એટલે આમ થઈને રહે, ભગવાન એ દાસના દાસ થઈને રહે છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. કોઈને આપણે જતા હોઈએ ને, આપણે ગાડીમાં કારમાં બસમાં જતા હોઈએ અને કોઈ દુર્ગંધ આવતી હોય, એક સેકન્ડ રહે પછી નોર્મલ થઈ જાય. એટલે એવી દુર્ગંધ. તો મહારાજે કહ્યું કે અમને હરી કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય, જરાક દેખાઈ જાય, બહુ આમ વૃત્તિ ખોંચીને તાકી તાકીને જોયે હોય નહીં, જરાક ભગવાન છે અમારે કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યાં અમારા અંતરમાં બહુ દુઃખ થાય. આપણે કદાચ કોઈને માટે હોય થાય, પણ અંતરમાં બહુ દુઃખ થાય છે. મહારાજ કેટલું બધું આપણા માટે હેત છે, પ્રીત છે ત્યાં. અને મહારાજ કહે છે એ સાચું છે, એ દમ ને ડોળ નથી. મહારાજે કહ્યું કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યાં અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે જરાય દુઃખ થાય છે કોઈના દોષ. અરે ભારો ભાર આમ પિલોરી કાચ લઈને જોઈએ આમ, અને તો એ દુઃખ થતું નથી. તો મહારાજે કોઈનો દોષ અમારે જરાક દેખાઈ જાય અને તો અમને બહુ દુઃખ થાય છે, અંતરમાં બહુ દુઃખ થાય છે. તો જો મહારાજ આપણને
પોતાના અંગથી પોતાના કહીને આપણને શીખવે છે કે તમારે પણ હરિભક્તે આવી રીતે રહેવું, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય

સંતો ભક્તો એક એકથી ગુણે કઈને ઉત્તમ છે. આપણે કઈ રીતે જઈએ આ જોયા એક એકથી ઉતરતા છે, આપણે એવી રીતે જોઈએ. મારે કે હરિભક્ત અમે જોઈએ એક એકથી ઉત્તમ છે. સંતો ભક્તો એક એકથી ગુણે કઈને ઉત્તમ છે. ગુણેથી એમને એમ નહીં, પૈસા કે ધનમાલને ગીરતી હોય એનાથી નહીં, ગુણે કરીને સત્સંગના ગુણ હોય એમાં એ જોઈને. મહારાજે કહ્યું કે અમે એક સંતો ભક્તો એક એકથી ગુણે કઈને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે, મારા સેવા કરે પણ હરિભક્તની સેવા જે દિવસે બની આવે, કોઈને પાણી પાયું હોય, આ કર્યું હોય, આમ તો એ સેવા કરે, અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે તે દિવસે અતિ આનંદ રહે. આપણે સેવા કરી નાખી પતી ગયું. મહારાજ કહે કે એમાં સુખમાં અતિ આનંદ આવે છે. કોઈને અમારી સેવા કોઈએ ગ્રહણ કરી અતિ આનંદ થાય છે. આ કેવું કહેવાય ભગવાનને. જો મહારાજે કહ્યું કે કોઈ અમારી સાથે હેત પ્રીત કરે છે તો અમારે એની સાથે કરોડ ઘણી પ્રીત થાય છે. એટલે આવી રીતે બધું ટોટલ મારીએ તો કરોડ ઘણી પ્રીતિ થઈ કહેવાય. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. થોડું દુઃખ નહીં, કોઈ હરિભક્તની સેવા ના થઈ હોય તો અમારા અંતર અપાર દુઃખ થાય. આપણે જરાય દુઃખ થતું નથી. આ લાઈનમાં આવી ગયું તો સેવા કંઈ નાખી ભલે એવી એ રીતે રહીએ. તો જો મહારાજને આપણા માટે કેટલું તો લાગણી છે, કેટલું તો હેત પ્રીત છે. આપણા મય થઈ ગયા છે ભગવાન. આ વાક્ય વાંચતા મને લાગ્યું ભગવાન આપણા મય થઈ ગયા છે. એમનું અસ્તિત્વ રહ્યું જ નથી એવી રીતે આપણને થાય. પછી બીજી રીતે એ વાત કહે મારા, જે આપણે બધે આપણા બધામાં આ અંગ છે એટલે આપણે આ બધું સાવધાન રહીને કાળવું ન છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, એક હરિભક્ત જોઈને બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. ભગવાનને આપણો આટલું તેજ પ્રીત હોય તો ક્યાંથી અભાવ આવે. પણ મહારાજે કહે કે એક હરિયો બીજા હરિભક્તને દબાવે, બધી રીતે દબાવે એ રીતે. તો મહારાજ કહે કે તેનો તરત અંતરમાં અભાવ આવે છે. તરત ઇન્સ્ટન્ટ કોફી કહે, ઓલા ડાયરેક્ટ જગમાંથી કોફી જ આવે, ચા આવે, જે હોય મારે કે ઇન્સ્ટન્ટ તરત અભાવે છે, વાર લાગતી નથી. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ ત્યાં અંતરમાં સુખ થાય છે. તેનો તિરસ્કાર, ભગવાન આટલો તો હેત હોય કોઈ દિવસ તિરસ્કાર કરે નહીં. પણ મારે કે આવો હોય જે બીજાને દબાવે અને આવી રીતે હેરાન કરે અને પોતે સુપ્રીમ માને, પોતાને અધિક માને, એ મારા એવા લક્ષણ જોઈને એનો તરત અભાવ છે. અને એને અપમાન કરીને વળીએ અને તો શાંતિ થાય કે બરાબર થયું છે.

0: તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરી તા અંતરમાં સુખ થાય છે. અમારે બાળપણથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે છે. ગરીબ બધી વાતે ગરીબ મૂર્તો જ્ઞાન ગરીબી કે જે સમર્થ હોય, બદલો લેવા સમર્થ હોય તો એ જ્ઞાને કહીને પોતે સહન કરે, શાંતિ રાખે એની વાત છે. બરોબરિયા બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. અહીં બરોબરિયા ગુણાતીતાનું સાંઈ વાત કરી કે આપણને આ સત્સંગમાં બરોબરિયાપણું રાખવું નહીં, અને બરોબરિયા થાય એ મોટી ખોટ છે. સત્સંગ એટલે બધાને આપણે આદર થકી મોટા માનવા, મોટા માનવા, આપણે ન્યૂન રહેવું તો અમારા ગમે. આ સત્સંગની રીત છે, એ રીતે રહે તો ખરેખરો સત્સંગ થાય ત્યારે આવી રીતે રહેવાય. બે જણ ઝઘડતા હોય ત્યારે દેખી અંદર ભાવ થતો નથી. હવે મારે કે અમે કેવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. સેવા તો બધા કરે છે, બધા હોલસોલ, પણ કેવા હરિભક્તની સેવા અમને ગમે છે એ વાત મહારાજ કરે છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય. પહેલાં તો ભીતો હોય, રખે કોઈનો દ્રોહ થઈ જાય એવી રીતે એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે. કોઈનો અપરાધ થઈ જાય. એકવાર મહારાજ સભામાં બેઠા હતા અને એમને જવાનું થયું કંઈ, તો જતા હતા તે એક બાળકને જરાક ઠેસ વાગી, જરાક. પછી મહારાજ વર્તા, તે વખતે તો કામ હશે, પછી ફરતા આવ્યા, એ બાળકને ઉંચકી લીધા, મારા ખોરામાં રાખ્યા અને અને એની સેવા કરી, આ રીતે એને રાજી કર્યા. જો જરાક ઠેસ વાગી અને આપણે તો વચ્ચે બેઠા તો ભાન નથી પડતી. આપણે ના હોઈએ તો આ બાજુ બેઠો તો લાત મારીને જતા રહી. મહારાજ કેટલી બધી એ હરિભક્તો માટે ખરેખર મહારાજ આટલી આટલું બધું રાખે છે. એટલે આપણે ભગવાન માટે કરુણ, પ્રમુખ સ્વામી એવા સંત છે, એમના માટે કર આ દ્વિશતાબ્દી મારો ડંકો સેવા સેવા સેવા સેવા પર બીજી કંઈ વાત નહીં, સાથે સેવા ઝડપીને લઈ લેવી. આવા સંત છે એટલે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ ક્યારે ટાઈમ મળે અભાવગુણની વાત કરવાનો, સમય ક્યારે મળે, રાત દિવસ ગુણ ગાયા કરે. અને એક દિવસ નહીં, ગુણ ગાયા કરે એટલે ચાલુ જ, રોજ હંમેશા ગુણ ગાયા જ કરે. બે જ વાત, અને હરિભક્તનો દ્રોહ થઈ જાય, રખે રખે દ્રોહ થઈ જાય એટલું એવું અતિશય ડરતું રહે અને હરિભક્તના ગુણ ગાયા જ કરે. ભગવાનના ગુણ નહીં, હરિભક્તના ગુણ ગાયા કરે. ભગવાનની તો વાત ક્યાંય રહી. એ મંત્રમાંથી ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મૈચ્છાથી ઠરે છે. આવા ભક્તો હોય, આ બે લક્ષણ હોય મુખ્ય, તો એવા ભક્તો હોય તો મહારાજે કહ્યું કે એની સેવા ગ્રહણ કરતા મૈચ્છાથી ઠરે છે. છાતી ઠરે એટલે બધું આવી ગયું. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે. ભલે અમારી સેવા ના કરતો હોય, અંગત સેવા ના કરતો હોય, અંગત સેવા કેટલા એને મળે, બે પાંચ જણ જે હોય એમની પાસે એમની, પણ મહારાજ એ ગણતા નથી. મહારાજ શું કહ્યું છે, ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. એક ઇંચ ખસવાનો, એક દોરો ખસવાની, તમે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસી રહો, પણ હરિભક્તના ગુણ ગાયા કરો. ભગવાનની અતિશય સેવા થઈ ગઈ એમ ભગવાન માની લે છે. તો એવું કાંઈ નથી કે ભગવાનની પાસે જ અમારે તો હજાર સાધુ છે, કેટલી બસ જોઈએ, અને ભગવાનની પાસે લાઈન લાગે. ભાઈ મહારાજ એવું કહેતા નથી. મહારાજ આપે રીત બતાવી કે ધારી ભક્તના ગુણ ગાયા કરો. ભગવાન સતની વાત જ નથી, હરિભક્તના ગુણ ગાયા કરો તો મહારાજ અતિશય રાજી થાય છે, ભલે અમારી સેવા ના કરતા હોય. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, સેવા કરે લાઈનમાં આવતો તો સેવા કરે પણ ભક્તોનો અવગુણ ગાયા કરે, એ બને છે? આપણે બને છે, આપણે સેવા કરીએ પણ હરિભક્ત લાયક નથી એવા માર્ગ બાદ બાકી કરીએ છે, માર્ગ મૂકીએ છે. મારે એ વાત થઈ કરતા, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીનું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. અતિશય ડરીએ, મારને ધ્રુજાવા હોય તો આવું કરું, મહારાજને ધ્રુજાવા હોય તો આવી રીતે કરે. આવી રીતે બીજાના અવગુણ જોવા પર સ્થાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. એટલું જ નહીં, એવા જણની સેવા અમને વજ્રના પ્રહાર જેવી સમી લાગે છે. કેટલું બધું કહેવાય, ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે રોજ નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, બધું નવું નવું, બધું નવું હોય એમ, પણ મહારાજ કહું ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે, ઊંધું થાય, વધવાને બદલે ઘટતો જાય છે. કોણ કેવી રીતે અને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. એટલે ભાઈ સેવાની વાત આવી રીતે કરી, બેસ્ટમાં બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ, તમે જ્યાં હો ત્યાં, રાત કે દિવસ કે, પણ હરિભક્તો ગુણ ગાયા કરો, બસ બધું આવી ગયું. સદાન સાંઈ મહારાજ.
1: ધીરે વધીરે ગુરુ તુજ મહી

યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય. આપણા નિત્ય નિયમ મુજબ આપણે સર્વપ્રથમ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીશું.

0: ગુરુ બિન કોણ બતાવે વાટ, બડા વિકટ હે યમગાઠ. કવિવર સંત કબીર પોતે સમજાવે છે કે જ્યારે જીવનમાં અંતકાળ આવે છે, એ અંતકાળ બહુ જ વિકટ હોય છે. એ વખતે જે સામે યમનો ગાઢ આપણા માટે ઉપસ્થિત થાય, ત્યારે આપને સાચો માર્ગ કોણ બતાવે? ગુરુ બિને કોણ બતાવે બાટ, બડા વિકટ હે યમગાઠ. આપણા માટે તો જન્મ જન્મનું જે યમગાઠ છે, એમાંથી આપને ઉગાડનારા એક એવા સાચા ગુરુ મળી ગયા છે. એટલા માટે તો આપણે સાચા અર્થમાં એ અતિમૃત્યુને પામી શક્યા છે, એવા સાચા આપણે ગુરુ મળ્યા છે. જન્મ જન્મનું જે ત્રિવિધ તાપ, કંકાસ, ક્લેશ, કજો, અહમ, મમત્વ, અજ્ઞાન, અવિદ્યા, દોષ, પ્રકૃતિ, સ્વભાવ, એ બધામાંથી આપણે ઉગારીને આપણો છેલ્લો જન્મ કરાવી શકે એવા ગુરુ આપણે પ્રાપ્ત થયા છે. એટલા માટે એ સાચા અર્થમાં આપણી વિદ્યા બન્યા છે. વિદ્યયા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી જ આપણે અમરત્વને પામી શકીએ છીએ. વિદ્યાથી જ, એટલે કે જ્ઞાનથી જ આપણું જીવન આત્યંતિક મોક્ષ આપણે સાધી શકીએ છીએ. સ્વામી શ્રી 87 સાલમાં વિદ્યાનગર હતા, અને એ વખતે એક દિવસની શિક્ષાપત્રીની પારાયણ દયાભાઈ ગજ્જના ઘરે થઈ હતી. સ્વામીશ્રી 83 સાલમાં એમના ઘરે પધારવાના હતા સુંદલપુરાથી, પણ એ જ વખતે એમને હાર્ટ એટેકનો પ્રસંગ આખો બન્યો. સ્વામીશ્રીને તાત્કાલિક બરોડા આવવા પડ્યું. સ્વામીશ્રીને મનમાં રંજ થઈ ગયો હતો કે આપણી હાજરીમાં આ દયાભાઈ ગજ્જના ઘરે શિક્ષાપત્રીની પારાયણ રહી ગઈ. એટલે એક દિવસ માટે પણ સ્વામીશ્રી એમના ઘરે પોતે જાય છે, અને સ્વામીશ્રી પોતે આશીર્વાદ આપી રહ્યા હતા. એ જ વખતે સામે શાસ્ત્રી મેદાનમાં એક ક્રિકેટ મેચ ચાલતી હતી. એટલે જુવાનીઓ બધા, કોલેજના છોકરાઓ ક્રિકેટ મેચ રમતા હતા, અને આ બાજુ સ્વામી પોતે આશીર્વાદ આપે. કોઈ વાત કરતું હોય ને, સ્વામી અવાજ થતો હોય, મજા ના આવે ને? શાંતિ હોય તો મજા આવે. સ્વામીશ્રી પૂછે કે આ શું શોરબકોર થાય છે? એટલે હરિભક્તે કીધું, સ્વામી સામે ક્રિકેટ મેચ ચાલે છે. મેં કે આટલો બધો અવાજ? એટલે સંતોએ કીધું કે સ્વામી આજે ફાઇનલ મેચ ચાલે છે. ક્રિકેટ મેચ તો છે, એમાં કોલેજના જુવાનિયા, એમાં આજે ફાઇનલ ચાલે છે. સ્વામી કે ત્યાં ફાઇનલ ચાલે છે, પણ અહીંયા પણ આપણી ફાઇનલ ચાલે છે. આપણો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, માટે બરાબર કથામાં બધા ધ્યાન આપજો. સ્વામી છે ત્યાં એ વાત કરી કે એ લોકોનો દાવ તો જન્મો જન્મ ચાલશે, પણ આ વખતે આપણી છેલ્લી રમત આપણે રમી લેવી છે, છેલ્લો જન્મ કરી લેવો છે. આપને એવા ગુરુ મળ્યા છે કે આપણો છેલ્લો જન્મ થઈ શકે, આપણો હાથ જાલીને અક્ષરધામમાં બેસાડી શકે એવા સમર્થ ગુરુ હરિ આપને મળ્યા છે. અક્ષરનો સાથ મળે તો ધામ મને લાગે છેટું. હરિને દવે પણ કીધું કે જ્યારે આપણે અક્ષરરૂપ એવા ગુરુ મળે, ત્યારે આપણા માટે અક્ષરધામી હાથ વેતર છે. માટે સાચા અર્થમાં આપણી વિદ્યા એ ગુરુ બન્યા છે. એટલા માટે એવા વિદ્યા સ્વરૂપ ગુરુને આપણે પ્રણામ કરીને આપણે હવે આગળ વધીએ છીએ. હવે આવે છે દ્રવિણમ. દ્રવિણમ એટલે ધન, પૈસો. સ્વામીશ્રીએ આપણા યથાર્થ સ્વરૂપમાં ધન બન્યા છે એ સમજતા પહેલા આપણે સમજીએ કે યથાર્થ અર્થમાં અર્થ એટલે શું, પૈસો એટલે શું. પૈસો એટલે કહેવાય છે કે જગતનો બહિર પ્રાણ. જેમ આપણો શરીરમાં અત્યારે પ્રાણ છે, તો બધો જ વ્યવહાર શક્ય બને છે. હાથ પગ બધું જ હોય, પણ જો આપણા અંતરમાંથી પ્રાણ ખેંચી લેવામાં આવે તો ક્યાં આપણે કરી શકીએ? એમ જગતમાં બધો જ વ્યવહાર શક્ય બને છે આ પૈસાથી. જગતમાં જેનું ચાલક બળ કહેવાય છે એ ધન છે. ઇંગ્લિશમાં કહેવાય છે મની મેક્સ ધ વર્લ્ડ ગો રાઉન્ડ. ભગવાન નહીં હે, પૈસાથી જ આખી દુનિયા એ પોતાની ધોરી ઉપર એ પોતે ચાલી રહી છે. આખી દુનિયામાં પૈસા માટે શું ના થાય એવું એક આખું વલણ છે. રાત દિવસ એવું જ ભજન થાય છે, પૈસો મારો પરમેશ્વર. એને જ આપણે પરમેશ્વર ગણીએ છીએ ને પૈસો. આજે દુનિયામાં જેટલું નારાયણનું ભજન નહીં થતું હોય એટલું લક્ષ્મીનું ભજન થતું હશે. આપણે જોઈએ છીએ, એકવાર વિખવાદ થયો આપણા ઘરમાં તો કદાચ થાય, પણ લક્ષ્મી નારાયણ વચ્ચે પણ વિખવાદ થયો, વિવાદ થયો. નારાયણ કહે કે જો બધા મારું કેવું ભજન કરે છે, લક્ષ્મી ક્યારે હોતું હશે, ભજન તો મારું કરે છે બધા. કે ના ના, મારું ભજન કરે છે, હું પતિ છું ને. તમારી બધી વાત સાચી, પણ જો હું ના હો તમારા ચરણે કોઈ દોકડો પણ ના મૂકે. નારાયણ કે આપણે જોઈ લે, વી વિલ સી, ટાઈમ વિલ ટેલ. એના માટે નારાયણ આખો એક પ્રસંગ ઊભો કર્યો. એકવાર નારાયણ પોતે એક સાધુનો વેશ લઈ અને ગામમાં જાય છે. ગામની સીમા આગળ બેસે છે અને કથા શરૂ કરે છે. એમનો મધુર કંઠ એટલે બધી શાયરીઓ અને બધી ચોપાઈઓ બધી બોલવા માંડે છે. બે પાંચ માણસ ભેગા થાય છે. ઓહ, આ તો બાવો બહુ સરસ કથા કરે છે. આખા ગામમાં વાત ફેલાય કે આપણા ગામમાં એક બાવો આવ્યો છે, જુવાન બાવો છે, બહુ સરસ ને કંઠ છે, બહુ સરસ વાત કરે છે. આપણે ગામમાં એને બોલાવીએ. ગામમાં આવે છે અને બધા ગામ બહુ આસ્તિક અને કથાથી બહુ પ્રભાવિત થાય છે. એટલે બધાને થાય છે કે હો, તમે અમારા ગામમાં તમે રહ્યો, તમે કથા એટલી સુંદર કરો છો, એક વર્ષ સુધી તમે અહીંયા કથા કરો. નારાયણ પોતે બાવા હતા, સાધુના સ્વરૂપમાં આવ્યા હતા. એ કે જો હું વર્ષ તો નહીં રહું પણ એક મહિનો રહીશ, તમારી રોજીરોટી પૂરી કરવાની. કરે તમે આખું વર્ષ એના માટે મેં તૈયાર છે કે વર્ષ નહીં, એક મહિનો બસ, પણ પૂરેપૂરો મહિનો રહીશ, આખો મહિનો હું તમારા ગામમાં રહીશ ને કથા કરીશ. કે મંજૂર? કે મારે ખાલી જે રોજની જે આ સીધું સામગ્રી છે એટલું તમારે પૂરું પાડવાનું. બધા આખા મહિનાના માટે ફિક્સ થઈ ગયું. પારણ માટે આવ્યા હોય કોઈ, આખો મહિનાનો બુક થઈ જાય કે નહીં? એટલે આખા મહિનાનું બુક થઈ ગયું, એક જ મહિનો રહેવાનો. એટલે તો પણ આવજુ લક્ષ્મીજીને થયું કે બધા નારાયણનું ભજન કરે છે, એવું મારું જ ભજન કરે છે, તો આપણે કેવી રીતે બતાવું? એટલે લક્ષ્મીજી પોતે મહારાણીનું સ્વરૂપ ધારણ કરીને એ ગામમાં પધારે છે અને ગામની બહાર એક તંબુ નાખે છે. બધા ગ્રામજનો તો બધા અતિથિ દેવો ભવની બરાબર ભાવના બજાવી જાણનારા હતા. એટલે અતિથિ દેવો ભવની એ જે ભાવના એ લોકો વ્યક્ત કરે કે તમે અમારા ઘરમાં પધરામણી કરવા માટે જમવા માટે આવો. રાણીના સેવક બધા કહે છે કે અમારી રાણી તો એક નિયમ છે, એ સોનાના પાત્રમાં જ જમે છે. કે એટલે અમે તો બધા સાવ સામાન્ય છે, એટલે અમે તો ક્યાંથી સોનાના પાત્ર લાવીએ? કે ના, અમારા છે ને. કે તો વાંધો નહીં, તમારા સોનાના પાત્રો અમે વાપરવા આપજો, એને બરાબર માંજી ધોઈ કરીને અમને પાછા આપી દઈશું. કે ના, એવો અમારો નિયમ નથી કે જેના ઘરમાં અમે જમવા જઈએ એ સોનાના પાત્ર પછી મહારાણી પોતે જમીને ત્યાં ભેટમાં આપી દેશ. ઓહો, તો બહુ સારું, ત્રણ ટાઈમ ગોઠવી દે ને અમારા ઘરે. સોનાના પાત્ર જો ભેટમાં મળતા હોય તો ક્યાં ના છે. એટલે પહેલા ઘરે જાય છે આ મહારાણી લક્ષ્મીજીનું સ્વરૂપ. ત્યાં જાય છે ને સેવકો બધા સોનાના પાત્રને વાટકીને ચમચાને પાલોને બધું ધરે છે. એમાં લક્ષ્મીજી મહાપ્રસાદ અંગીકાર કરે છે અને પછી જાય પહેલાં તો એ બધું ભેટમાં આપતી જાય છે. બધાને થયું કે આ તો બહુ સારું. પણ જ્યારે પછી ત્યાં પૂજન વિધિ બધું થાય છે, ભદ્રામીનું પૂજન વિધિ કરવા પડે, એ વખતે બાજુમાં આ બાવાની કથા શરૂ થઈ. મોટા લાઉડસ્પીકર મૂકેલા એટલે લક્ષ્મીજીને થાય છે કે આ શું ચાલ્યું છે? કે અરે, અમારા ગામમાં એક સરસ મજાના બાવા આવ્યા છે, એટલી સુંદર કથા કરે, તમે આવો ને, કથાનો લાભ લ્યો. શ્રાવણ માસનો પવિત્ર માસ છે, છેલ્લા પાંચ દિવસ છે, આપણે બધા સગાસાને બોલાવવા જ જોઈએ. આવો, તમે પણ આવો. કે મને ને આ બાવાને બાળમો ચંદ્રમાં છે, એ જે આ ગામમાં હોય ત્યાં તો રહી જ ના શકો. હાલો હાલો, સેવકને કહે છે, તમે ઉઠાવો, આપણે અહીંયા રહેવું જ નથી. અને મહારાણી તો એ ગામમાંથી વિદાય લેવા માટે તૈયાર થઈ જાય છે. બધા હરિભક્તોને મહારાણી નહીં પણ પોતાનું સોનું જ જતું દેખાય છે. કે આપણે તો મહિનાનું બુક કરેલું, ત્રણ ટાઈમ 30 દિવસના આપણા વાટકી વાટકા બધા આ સોનાના થવાના હતા, એ જાય છે. એટલે કે ના, તમે રહ્યો ગમે તેમ કરીને, તમે રહ્યો. કે ના, હું રહ્યો તો બાવો નહીં, બાવો તો હું નહીં. એટલે પેલા ગ્રામજન ઉભા રહ્યો, તમે બેસો. બાવાજી પાસે જાય છે કે જો મહાત્માજી, તમારા 15 દિવસ અહીંયા થઈ ગયા, પરીક્ષિતનું 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું, આ તો ડબલ અમારું કલ્યાણ થઈ ગયું. માટે તમે તમારી શ્રીહરિમ સાક્ષરમ કરો, પૂર્ણાવતી કરો, હવે આપણે તમારી કથાની જરૂર નથી. મહાત્માજી કહે છે કે એવું નહીં, મારે તો એક મહિનાનો આપણો વાયદો હતો, એક મહિના તો મારે રહેવું જ, પારાયણની પૂરો મારે કરવો જ પડે. આ કથા કે ના, તમે જો રહેશો તો આ મહારાણી નહીં રહે, તમને જો મહારાણી તો તમે નહીં રહો, કે ના મારે રહેવું જ પડે. છેવટે ગામ લોકોએ લાત મારીને બાવાજીને બહાર નાખ્યા. એરાવત રાજી જતો, એરાવત મોટો હાથી નારાયણની રાહ જોઈને બેઠો હતો. નારાયણ થયું કે હવે આપણા માટે કોઈ અહીંયા ભાવ નહીં પૂછે. એરાવત ઉપર નારાયણ પોતે મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને આકાશ માર્ગે પોતે જઈ રહ્યા છે. એ બાજુ નીચે લક્ષ્મીજી આમ ટાટા કરે છે, આવજો. ભજન કોનું થાય છે? લક્ષ્મીનું ભજન થાય છે. આખી દુનિયામાં લોકો પૈસા પાછળ પડ્યા છે. માનસ્વામી ગણ્યા પોતે જ પોતાનો એક પ્રસંગ કહે છે કે યોગીજી મારા જાગીરે એક જ્યોતિષ આવેલા, લાઈનમાં હરિભક્ત આવે ને યોગી આપણને દર્શન કરવા માટે, એમાં જ્યોતિષ આવી ગયા વચ્ચે. અને જ્યોતિષે યોગીજી મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા કે મારી પાસે એક શ્રી યંત્ર છે, અને એ શ્રી યંત્રથી જેનું પણ કોઈ કામ પાકી જાય, એ ધનમાલ એમ ધનદાર બની જાય, માટે મારા આશીર્વાદ આપો કે મારો શ્રી યંત્ર ચાલે. આજુબાજુ જે હરિભક્તો બેઠા હતા, ઉભા હતા લાઈનમાં, સંભળાઈ ગયું કે આ તો કંઈક બાવો જુદો પ્રકારનો લાગે છે. અને જેવો બાવો નીકળો આ બાજુ, હરિભક્તની લાઈન યોગીજ મહારાજની આગળ ફંટાઈને જ્યોતિષની પાછળ. અને થયું કે યોગીજ મહારાજ પૂછ્યું કે હરિભક્તોની લાઈન બહુ મળતી હતી, ક્યાં ગઈ બધી? વેગ સાગર સ્વામી બધા કહે છે કે સ્વામી પેલો જ્યોતિષ ગયો ને ત્યાં લાઈન લાગુ ગઈ. હરિભક્ત યોગી બધા ચાલો આપણે ભજન કરશું. હરિભક્તને થયું કે યોગી બધા અહીંયા જ છે ને, આ બાવો હાથમાં નહીં આવે પાછું, આપણે બરાબર આપણું કામ પકાવી લેવું છે. આપણે લાગે છે, મારા જે વાત કરી કે ધન દોલત દીકરા આપનારામાં તો તરત પ્રતિતિ થઈ જાય, પણ આપણે પણ થાય કે સત્સંગ આટલો વર્ષથી કર્યો, આપણે બે પાંદડા પણ આપણે થયા નહીં. આપણે પૈસાની કિંમત છે, પણ જો ખરેખર મનાયો હોય કે આપણા માટે તો દ્રવિણમ તમેવ, આપણા માટે સાચું નાણું એ સ્વામી શ્રી છે. આ જો મનાઈ જાય તો, જેને જેને મનાયું છે સ્થૂળ રીતે, પણ તમે જો જેને સત્સંગ કર્યો છે એ પોતે માલદાર બની ગયા છે સ્થૂળ રીતે, સત્સંગમાં આવ્યા પહેલા અને સત્સંગમાં આવ્યા પછી કેટલાય હરિભક્તોની એક ગાથા શૃંખલા છે. હરિભક્તના ઘરે જાય, સ્વામી અમે અહીંયા વડોદરા આવ્યા, એ પહેલા બાઇસાઇકલ બનાવતી અમારા નામે, આજે સ્વામી પણ આશીર્વાદથી બે બે ગાડી ફરે છે ઘરમાં. સ્વામી અમે ઘરમાં પહેલા આવ્યા, ગામમાં બોટાદમાં અમે આવ્યા, એ પહેલાં તો અમારા નામે એમ પૈસામાં વોલેટમાં 100 રૂપિયા નોટ અમે નહોતી જોઈ, અમારા ખિસ્સામાં 100 રૂપિયા નોટ આવે એટલે દિવાળી દિવસ લાગે. આજે મોટા મોટા મિલના માલિક અમે બની ગયા છે. આજે અમારા છોકરાના ઘરમાં 200 કમસે કમ 200-500 રૂપિયા ફરતા હોય છે. સ્વામી અમે જ્યારે હવે આવ્યા કોઈ ભાવે નહોતું પૂછતું, આજે અમારા ઘરમાં નોકર ચાકર બધા ફરતા થઈ ગયા છે. આવા તો કેટલાય હરિભક્તની ઘરની ગાથાઓ છે, અમે ટોટો જડે એમ નથી. પણ હરિભક્તો પણ પોતે કહે છે કે સ્વામી અમે આ સત્સંગ આવ્યા, સ્વામીનું આવું શરણો અમે સ્વીકાર્યું, અમારા ઘરમાં પણ અમે બે આમાં પૈસા એ થઈ ગયા. બે થોડાક વર્ષો પહેલાં લગભગ 2000 સાલમાં સુરતમાં એક હરિભક્તનો ભેટો થયો, એમનું નામ વેલજીભાઈ. એ પોતે કહે કે સ્વામી કે આ એમની ગાડીમાં એક પારાયણમાં જવાનું હતું, બહુ સરસ મજાની મોટી ગાડી અને આમ એસી ગાડી, એટલે બધી પૂછપડ કે આપ શું કરો છો, કે હીરોનો ધંધો કરીએ છીએ. પણ કે સ્વામી તમે જે પણ કંઈ જુઓ છો ને, આજે મારી એસી ગાડી છે, એસી ઘર છે, 100 વીઘાનું મારું ફાર્મ છે, મોટી અમારી ઘંટી છે, 100 માણસો મારા ઘંટીમાં કામ કરે છે, પણ એ જે પણ કંઈક જુઓ છો છેલ્લા 2 વર્ષનો ખેલ છે. કેમ 2 વર્ષમાં આમ આટલી મોટી ગાડી? કે સ્વામી હું આવ્યો સુરતમાં, આવ્યો તારે સાયકલના પણ ફાફા હતા, હું નાની સામાન્ય સાયકલમાં બેસીને હું હીરા ઘસવા જતો હતો, હું પોતે મોટો એજન્ટ થઈ ગયો છું. કે થયું શું થયું 2 વર્ષમાં? કે 99 સાલમાં સ્વામીજી સુરત પધારેલા, એ વખતે હીરક તોલાનો ઉત્સવ હતો. એ વખતે મારા એક ભાઈ લાભુભાઈ પાટીવાળા, આ ભાઈ મૂળ લાખણકણા, એ કે અમારા પાટીના એક મિત્ર લાભુભાઈ, એમને મને આમંત્રણ આપેલ, એમના કહેવાથી હું સત્સંગમાં આવતો થયો. એ વખતે હીરક તોલાનો ઉત્સવ થયો એટલે મને કીધું કે આ હીરક તોલામાં તમારે સેવા કરવાની છે. 1 કેરેટના 5000 રૂપિયા હતા એટલે એમ કીધું કે ભલે. મારા મનમાં સંકલ્પ કર્યો કે આપણે 1 તુલા 1 કેરેટની આપણે સેવા કરશું. સ્વામીજી આગળ મને લઈ ગયા લાભુભાઈ, કોણ જાણે કે મારથી 2 બોલાઈ ગયું, 2 કેરેટ. મારા મનમાં સંકલ્પ 1 નહોતો, બોલાઈ ગયું 2. સ્વામીજી 5ની આજ્ઞા કરે છે, ના 5 કેરેટ આપણી સેવા કરવાની છે. મારથી હા પડાય કે ચાલો ને મોટા પુરુષ કહે છે 5 કેરેટ થઈ જશે ગમે તેમ કરીને. સાથે મારા મામા હતા, એમને તો બહુ સામાન્ય પરિસ્થિતિ, એમને પણ સ્વામી બાપા 5 કેરેટની સેવા કરવાની કહે છે. મેં કીધું કે સ્વામી મારા મામા છે એને ખાવાના પણ આમ ફાફા છે, કે સ્વામી કે ના થઈ જશે. 3-3 વાર પેલા ના પડે છે, 3 વાર સ્વામી કે ના 5 કેરેટ તમે હા પડો થઈ જશે. બળજબરી કરીને 2 જણા 5 કેરેટની સેવા નોંધાવે છે. કે સ્વામી એ દિવસ ને એ ઘડી ત્યારથી પાછો મેં જોયું જ નથી, એ દિવસે મારો ચડતો મારો ચંદ્ર મેં જોયો છે, ચડતી કલા. એ દિવસ સાયકલ ગઈ, એ ગઈ, એસી ગાડી આવી ગઈ. સ્વામી બાપાના આશીર્વાદથી મારો આમ કેટલો ધંધો એ વિકસિત થઈ ગયો. 1991માં અમેરિકામાં સેફાઈ મોટો ઉત્સવ થયો, એ વખતે કેટલાય હરિભક્તો પોતાનો ધંધો બંધ કરીને પણ બીજાને સોંપીને પણ સેવામાં આવી ગયા. એવા આપણે જીસી હતા ઘનશ્યામભાઈ મોતે નગરસરના, એમનો બહુ જ મોટા પોતે ટેલિકોમના મોટા ધંધાદાર માણસ, અબજોપતિ માણસ. પણ એ વખતે એમનો સંપૂર્ણ ધંધો એમને બીજા કોઈને સોંપીને પોતે સેવામાં આવી ગયા. 1 વર્ષ માટે 1,00,000 રૂપિયાનો પગાર આપીને એક માણસ રાખ્યો, અમેરિકન માણસ મેનેજર તરીકે, કે તું બધો જ મારો ધંધો સંભાળ, હું આવવાનો એ પૂછવાનો પણ નથી, 1 વર્ષ માટે હું સેવામાં જવાનો છું. આવો મોટો અભજોનો ધંધો અને સાવ આમ એક ભાણા માણસને સોંપીને જવું. 1 વર્ષ પછી જ્યારે પાછું સેવાની પરી પૂરી થઈ જાય છે, પછી ધંધામાં લાગી જાય છે, એ વખતે આત્મસ્વરૂપ સ્વામી એમને ફોન કરે છે કે શું જીસી આમ ધંધો કેવું ચાલે છે, 1 વર્ષ પછી તમે પાછું ધંધો માવો છો? કે સ્વામી તમે વાત ના પૂછો. કે કેમ, શું થયું? કે સ્વામી સીએફઆઈ પહેલાં તો હું મિલિયન્સ ઓફ ડોલરમાં સેવા ધંધો કરતો હતો. કે એમ, હવે? એટલે આત્મસ્વરૂપ સ્વામી તો કે નહીં નાખ્યો, અને મિલિયન્સ ઓફ ડોલરમાં સેવા કરતો હોય ને હવે 1 વર્ષ પછી જ્યારે ધંધામાં પાછું જાવતો હોય. કે સ્વામી સીએફઆઈ પહેલાં હું મિલિયન્સની ડોલરમાં સેવા ધંધો કરતો હતો, આજે બિલિયન્સ ઓફ ડોલરની હું ધંધો કરું છું. જે માણસ સીએફઆઈ પહેલાં 1,00,000 ડોલરની સેવા ધંધો કરતો હતો, આજે અબજોની પોતે ધંધો કરી શકતો હોય છે, કે સ્વામીની મારા ઉપર મોટી કૃપા છે. આ જીસી છે, ઘણા બધા હરિભક્ત નહીં ઓળખતા હોય, પણ આજે મોટા મોટા દરેક જે મંદિરમાં અત્યારે માસ્ટર પ્લાન ચાલે છે એની સેવા હોય હોય ને હોય જ. અમૃત મહોત્સવ કયો, અક્ષરધામ કયો, દિલ્હીને અક્ષરધામ, સારંગપુરનો માસ્ટર પ્લાન, ગોંડલનો માસ્ટર પ્લાન, ગઢડાનો માસ્ટર પ્લાન, એક એક સ્કૂલ, એક એક હોસ્પિટલ, એનો બહુ જ મોટી પ્રમાણમાં એની સેવા હોય છે. કદાચ અતિશયોક્તિ ના હોય તો એવું કહેવા, એવું કહી શકાય, સંતો પ્રમાણ આપે છે. આજ સુધી ઇતિહાસમાં જે હરિભક્તે સૌથી વધારે સંસ્થામાં સેવા કરી હતા, જીસી હરિભક્ત મને ઓળખતા એને, એવા પોતે નિર્માણ હમણાં ગયા વર્ષે કલકત્તામાં હતા, અને એ વખતે ટ્રસ્ટીઓની મિટિંગ હતી, ઇન્ટરનેશનલ ટ્રસ્ટીઓની. એમાં જીસી પણ અમેરિકન ટ્રસ્ટી છે, અને ત્યાં બધી ગોઠવણી થતી હતી. સ્વામી બાપા આવવાના જ હતા મિટિંગમાં. એ પહેલાં સ્વામી બાપાએ કોઈને કહેવડાવ્યું કે જીસીને બોલાવો, અને જીસી શું કહે છે કે સ્વામી બોલાવે છે, બસ ખખડાવશે મને. એ કહે કે સ્વામી બાપા જ્યારે જ્યારે મને બોલાવે ને ખખડાવે જ બસ. મન થયું કે આ માણસ જે અબજો ડોલરની 1,00,000 ડોલરની સેવા કરી શકે છે, એ પોતે કહે છે કે જ્યારે જ્યારે સ્વામી બાપા ખાનગી બોલાવે કાં તો મને ખખડાવે કાં તો સેવા માંગે. એ માણસ આમ નિશંકપણે આમ બાપા કે એના કરતા આમ ડબલ સેવા માટે જરાય ખચકા તો બાપાએ ના પડે કે હું કહીશ તું રાખ અત્યારે હું માંગી લઈશ તારી પાસે સામેથી. એ માણસ સ્વામીજી ખખડાવી શકે છે, કેટલો હેતનો સંબંધ હશે, કેવી રીતે જોડાયેલા હશે. ખખડાવીને પણ બાપા પૈસા લઈ શકે છે. એ માણસ પોતે કહે છે કે સ્વામી મારી જે પણ કઈ આ મિલકત છે એમાં મારી બુદ્ધિ છે જ નહીં, સ્વામીની જ બુદ્ધિ છે, મારો એક જ સિદ્ધાંત. કોઈ પણ મારે કંઈ નવો પ્રોજેક્ટ નાખવાનો હોય કે મારે નિર્ણય લેવાનો, સ્વામીને પૂછીને કરવાનું, સ્વામીને પૂછ્યા વગર એક પગલું પણ આગળ નહીં બોલવાનું. આ તમે જે પણ કંઈ મારો ધંધો જોવો છો સ્વામીની જ બુદ્ધિ છે. પોતે પ્રસંગ કહે છે કે ઘણા વખતથી મારા મનમાં એક પ્રોજેક્ટ ચાલતો હતો કે આપણે નવો પ્રોજેક્ટ મેં નાખવો છે, એમ 100% સક્સેસ જશે જ મારા મનમાં હતું જ. અને એ વખતે ખરેખર લાઈન આવી હતી, મારા આજુબાજુના બધા માણસો, મારા કોલિગ્સ, ધંધાદારી માણસો પણ, ફ્રેન્ડ્સ બધા એ ધંધો નાખ્યો પણ ખરા. સ્વામી આપણને પૂછ્યું કે સ્વામી આ ધંધો નાખું કે ના ના, મારું ઇન્વેસ્ટમેન્ટ તૈયાર હતું, મારું આખું મેનેજમેન્ટનું માળખું તૈયાર હતું, માણસો પણ તૈયાર હતા, બધું જ તૈયાર. સ્વામી ના જ પાડે કે ના ના, અત્યારે હું તું તૈયાર રાખ, બધું હું તને કહીશ તારે. પછી અમેરિકામાં 9/11 થયું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો, ત્યાર પછી બાપાએ મને કીધું કે હવે ચાલ નાખ ધંધો. સ્વામી બાપાએ મને બરાબર સમયસર એ સલાહ આપી ત્યારે મેં ધંધો નાખ્યો. સ્વામી આજે બીજા બધા મારા બધા જ ફ્રેન્ડ્સ અત્યારે રડે છે, આજે મારો ધંધોકાર ધંધો ચાલે છે. સ્વામી બાપાએ જે ટાઈમમાં મને આમ કીધું ને કે આ ટાઈમે તું ધંધો નાખજે, બસ કામ થઈ ગયું મારું. એ મારું ઇન્વેસ્ટમેન્ટ છે 10 ગણું થઈને આજે મારી પાસે આવ્યું છે. સ્વામીની કૃપા, સ્વામીના આશીર્વાદ, સ્વામીની બુદ્ધિ. એવા તો કેટલાય હરિભક્તો છે, બીજા આપણે હરિભક્ત છે મુંબઈના, ઘનશ્યામભાઈ છે એક ભાઈ, એમણે બીજું નામ કિરણભાઈ, કિરણભાઈ મુંબઈના મહિલા કોઓર્ડિનેટર છે. ત્રીજા પણ ભાઈ હતા, હમણાં જ પોતે ધામમાં ગયા, પરેશભાઈ મોટાભાઈ, એમના પિતા શ્રી ઘનશ્યામ કાકા, સોરી જયેશભાઈ કિરણભાઈ, એમના ફાધર ઘનશ્યામ કાકા મૂળ લીમડીના. એ લોકોએ વાત કરી કે સ્વામી અમારો પણ આ જ સિદ્ધાંત, સ્વામીને ક્યારેય ના નહીં પાડવાની. સ્વામી જ્યારે માંગ્યું છે ને ગજાબાણું જ માંગ્યું છે કે અમારી પરિસ્થિતિ કેવી હતી પહેલા, 80 પહેલા અમારી સ્થિતિ, અમારું લેવલ આ હતું ધંધાનું. 81 નો સમય આવ્યો, સ્વામી આપણે સેવા માંગી, અહીંયા સેવા માંગી આટલી લેવલની. અમારે કોઈ એમ હેસિયત જ નથી, હિસાબ કોઈ હિસાબમાં પૈસા પડી પાડી શક્યા નહોતા. એક સિદ્ધાંત સ્વામીને ક્યારે ના જ નહીં પાડવાની, હા જ પાડવાની, હા પાડી, અમારું લેવલ આ, સ્વામી આ લેવલની સેવા માંગી, સેવા માન માન પૂરી કરી, તરત જ અમારું લેવલ આ થઈ ગયું, અહીંયા આવી ગયા. 85 નો સમય આવ્યો, બાપા અહીંયા સુધી સેવા માંગી, ના નહીં પાડવાની, અહીંયા સુધી અમારું લેવલ થઈ ગયું. 92 નો સમય એવી જ પરિસ્થિતિ, 95 નો સમય ઉત્તર ઉત્તર સ્વામીશ્રી અમને જે પણ કઈ લેવલ હોય એને કદાચ ડબલ જ સેવા માંગે, અને જયારે અમે સેવા પૂરી કરી નથી અમારો ધંધો ડબલ ને ટ્રબલ એ આગળ વધી જ ગયો હોય. સાંઈ આપણને આશીર્વાદ સંયમની કૃપા. કેટલાય હરિભક્તોના અનુભવ છે કે બાપાની આશીર્વાદ, બાપાની કૃપાથી, બાપાના આશીર્વાદથી જ પોતે આ બે પાંદડે કંઈક થયા છે. આજે તે જે પણ કંઈ મંદિરો થાય, તમે જો લંડનની જે આપણે ગાથાઓ સાંભળે, ચાર ચાર આપણે લખણી કરી, ચાર ચારમાં ગજાબાની હરિભક્ત સેવા કરી, રાજકોટની સેવા, રાજકોટનું મંદિર, ભરૂચનું મંદિર, અત્યારે પણ જે શિકાગો યુનિવર્સિટીની આપણે જે સેવાઓ કંઈ સાંભળે છે, ગજાબાની હરિભક્તોએ સેવા કરી છે. દરેકને દરેકને પૂછો, ક્યારેય કોઈએ આર્થિક સેવા કરીને કોઈએ પસ્તાવાનો વારો આવ્યો, પૂછી જજો, ક્યારેય. સાંઈ બાપાની કૃપાથી હરિભક્તો આ સુખી સમૃદ્ધ થયા છે, બાપાના આશીર્વાદ છે, બાપાની કૃપા છે. એ રીતે પણ સ્થૂળ રીતે સ્વામીશ્રી આપણા સાચાત્મા ધન બન્યા છે. આજે ધનનો જે પણ કંઈ મહિમા આપણે કહીએ, શા માટે આજે લોકોને અનુભવ આવે છે કે પૈસાથી કામ થાય છે ને, પૈસાથી જ કામ થાય છે ને. આજે આપણે ઘરની બહાર જવું હોય, એક પગ મૂકતા ઘર બહાર, ઘરની બહાર આપણે પગ મૂકવો હોય, પહેલાં વિચાર શું આવે છે, વોલેટ લીધું, પૈસા તો છે ને. આપણે કંઈક દૂર જવું હોય તો પણ આપણે લાગે કે ચલો 1000-2000 કમસે કમ તો લઈ જ લેવા પડે, ગાડી કંઈક બગડી, પૈસાનું કંઈક થાય, કોઈને વાગ્યું કર્યું, કંઈક રસ્તામાં કંઈક ભૂખ તરસ થઈ, કંઈક બીમાર પડ્યા કોઈ, પૈસા વગર આપણે એક કામ નથી કરી શકતા. પૈસા વગર, પૈસાથી જ આપણો જીવનનો આખો વ્યવહાર ચાલે છે. તો આપણે પણ ના થાય કે સ્વામીશ્રીને આધારે જ આપણું જીવન ચાલે. જે કામ કદાચ પૈસાથી ના થાય એ કામ પ્રમુખ સાંઈ મારા નામથી થાય છે. બોલો, પ્રમુખ સાંઈ મારું નામ એવું છે કે જે કામ કદાચ પૈસાથી પણ ના થઈ શકતું હોય એ પ્રમુખ સાંઈ મહારાજની નામથી થઈ શકે. અત્યારે અમારું જે પણ કંઈ ચાલે સંતોનું, સેના ધારે ચાલે છે? પ્રમુખ સાંઈ મહારાજના નામથી જ ચાલે છે ને, બાકી અમને કોણ ભાવ પૂછે અમારું? સામાન્યમાં સામાન્ય સાધુ હોય, બોલતા પણ ના વળતું હોય, હે, સાવ સામાન્ય આમ ગામડાનો માણસ હોય, ઇંગ્લિશ નથી આવડતું, સંસ્કૃત નથી આવડતું, વિદ્વાન નથી, કંઈ શાસ્ત્રનો ભણેલો નથી, પ્રમુખ સાંઈ મારું નામ લઈને જાય, 5 પ સંતો કહેતા હોય છે, 5 પ્રમુખ સાંઈ મારું નામ, પ્રસાદનું બોક્સ, ઠાકોરજીનો પુષ્પહાર, પાનબીડું અને પ્રમુખ સાંઈની પ્રતિમા, 5 પ્રમુખ સાંઈનું નામ, પ્રસાદ, પુષ્પહાર, પાન અને પ્રતિમા, એટલે પોકેટ કેનડ આ હોય, તમારું કામ થાય, ઓ પ્રમુખ સાંઈ આવો આવો પધાર, શું કામ છે સાંઈ બોલો. તરત જ ગમે તેવો મોટો મિલ માલિક હોય, કદાચ આપણે મળ્યા પણ હોય, ફોન ઉપાડો કે અમારે મળવા આવવું છે, આવો આવો સ્વામી, પ્રમુખ સાંઈ માટે સાધુ છે ને, બોલો શું કામ છે તમારું, શું કરે તમારા માટે, આવો. પ્રમુખ સાંઈ નામ સાંભળવું જ હોય, લંડન મંદિરનું નામ સાંભળવું હોય, અક્ષરધામનું, ઓહો અમે કાર્યક્રમ તમારો જોયો, અબ્દુલ કલામ તમારે ત્યાં આવ્યા હતા ને, હા હા, હવે ટીવીમાં જોયું શિકાગોની પ્રતિષ્ઠા થઈ, પ્રમુખ સાંઈ અમારે તો કેવું કામ કરે છે, બે મંદિરો કરી નાખે અમેરિકામાં. પ્રમુખ સાંઈ મારની આજે ક્રેડિબિલિટી જે છે, BAPSની ક્રેડિબિલિટી છે, એના આધારે આપણે કહીએ છીએ કે રામ નામે પથ્થર તર્યો, આજે પ્રમુખ સાંઈ મહારાજની નામે BAPS તરી રહી છે, આખા દુનિયામાં પોતે ફેલી રહી છે. જે કામ પ્રમુખ સાંઈ મહારાજની નામથી થઈ શકતું હોય એ પૈસાથી લાગવાથી પણ ના થાય એ આપણે જોઈએ છીએ. પેલા થોડા દિવસ પહેલા સુરતના પેલા હરિભક્તની વાત કરી હતી, દુર્લભ કાકા, દુર્લભભાઈ, VHPના પ્રમોદ, આપણે શું નામ, પ્રવીણ તોગડિયાએ પણ કેવું પડ્યું કે પ્રમુખ સાહેબ મને કાર્ય કરશે ને, જા આવી દો, પ્રમુખ સાહેબને ટ્રેનિંગ આપી દીધી છે. એવો જ બીજો એક પ્રસંગ છે, અહીંયા અરત્રાનો છે, એક IAS ઓફિસર આપણા, એમનું નામ હતું પાર્થ સારથી, પોતે કૃષિ વિદ્યાલયના પોતે પોતે દાંટીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ક્યાંય ચાલે છે, એના પોતે વાઇસ ચાન્સેલર છે. એમને સ્વામી શાકરાને પ્રસંગ કીધો કે અમારા વિદ્યાલયમાં એક એકાઉન્ટન્ટની પોસ્ટ લેવાની હતી, એના માટે ઇન્ટરવ્યૂ ચાલતા હતા, ઇન્ટરવ્યૂ ચાલતા હતા, એમાં એક તિલકચંદનો મારો કોઈક તમારો યુવક કોઈક આવ્યો, હરિભક્ત આવ્યો. મેં પૂછપરછ કરી કે આ તિલકચંદનો પ્રમુખ સાહેબ મારનો છે કે હા, કે તમે કોણ છો? પૂછપરછ કરતા ખબર પડી કે આ તો બહુ જ એક સન્નિષ્ઠ તમારો કાર્યકર છે, અને બહુ મોટું અહીંયા પ્રવૃત્તિ બધે જોડાયેલો છે. એની વાત જાણતા જ બોલતા જ આમ એટલો પોલિશ થતો, એટલો રિફાઇન્ડ હતો, આમ લાગે કે આ ટ્રેન્ડ માણસ છે. ખબર પડી કે આ પ્રમુખ સાહેબ મહારાજનો કાર્યકર છે. મેં મારા પેલા માણસને કીધું હવે બીજા કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી, અને લઈ લો સીધો પ્રમુખ સાહેબ. જે કદાચ લાગવગથી ડોનેશનથી પણ કામ ના થાય એ પ્રમુખ સાહેબના નામથી થતું હોય, એટલે જ હરિભક્તો બહારના, હરિભક્તો નહીં બહારના માણસો, વિઝા લેવાના હોય, એડમિશન લેવાનું હોય, કે નોકરીમાં કંઈક નોકરી લેવાની હોય, ભપકદા તિલોકતના કરીને જાય, ડબલ ચંદન વાપરે, ડબલ કંઠી પહેરે ને બહાર રાખે દેખાય એવી રીતે, પ્રમુખ સાહેબને પેન રાખ્યું હોય, બ્રોચ પહેર્યું હોય, હાથમાં પ્રકાશ લઈને જાય, હું પ્રમુખ સાહેબ મહારાજનો છું. લોકો જાણી ગયા છે પેલા એમ્બસી વાળા પણ કે પ્રમુખ સાહેબ મહારાજના સત્સંગી આવા નથી હોતા. પ્રમુખ સાહેબનો જે સાચો સત્સંગ હોય લોકો જાણી જાય છે, પોલીસ ખાતા વાળા પણ જાણી ગયા હોય છે. એક પરદેશ પેલા પ્રસંગ કહી દે, 2000 સાલમાં સ્વામી શ્રી આગળ લેસ્ટનમાં કિશોરોની ત્યાં પરિચય આપવામાં આવતો હતો. એમાં એક યોગેશ ચેલર નામનો એક નાનો કિશોર 16-17 વર્ષનો, એનો પરિચય આપવામાં આવ્યો. એને કીધું કે સ્વામી હું સ્કૂલમાં હતો, આપણી અહીંયા શિબિર થવાની હતી, પહેલાં મારો એક એક્ઝામ થવાની હતી. એક્ઝામમાં મારું પરિણામ આવ્યું 4 માર્ક માટે એક પરિક્રમામાં હું ફેલ થયો. એટલે મારા શિક્ષકે મને કીધું કે જો આવતા અઠવાડિયે જ બીજી પેપર લેવામાં આવશે તો બરાબર આવતા અઠવાડિયે તું હાજર થઈ જાજે, નહીં તો આખું વર્ષ તારું બગડશે. પેલો છોકરો એટલો નિષ્ઠાવાન કે સાહેબ હું આખું વર્ષ રિપીટ કરીશ પણ આવતા અઠવાડિયું નહીં આવી શકું. કેમ, એક અઠવાડિયા સુધી તું રાહ નહીં જોઈ શકે? કે ના, આવતા અઠવાડિયે છે ને મારા ગુરુ આવવાના છે અને ગુરુની હાજરીમાં એક શિબિર થવાની છે, અને એ શિબિર તો ન ભૂત અને ભવિષ્યથી થવાની છે. એટલે મારે તો એ શિબિર મારો ચાન્સ મારે ચૂકવો જ નથી. મારે તો આ ભલે અઠવાડું વર્ષ બગડે પણ પરીક્ષા નહીં લો. કે આ તારા ગુરુ કોણ છે? એમ કરતાં કરતાં ખબર પડી કે આ મંદિરના પોતે જાય છે, બહુ કાર્યકર છે. હવે છોકરાની ઇમ્પ્રેશન બહુ સારી, ઇમ્પ્રેશન તો પડે ને, સંસ્કારી હોય, વિનય હોય, વિવેક હોય બોલવા ચાલવામાં, અને આ બહુ પ્રામાણિક. એટલે ત્યારે એના શિક્ષકે સામે ચાલીને એના પેપર ઉપર 4 માર્ક વધારી દીધા અને પાસ કરી દીધો. કે તારા તું આખા ક્લાસમાં તું જુદો તરી આવે છે, તું સંસ્કારી છે, પ્રામાણિક છે, જા તને 4 માર્ક આપી દો. તારા ગુરુ લે, તું ગુરુને મળવા માટે જાય છે ને? એટલે પેલા છોકરાએ કીધું કે સાહેબ થેન્ક યુ, હે થેન્ક યુ સર, કે મને નહીં તારા ગુરુને થેન્ક યુ કે છે કે તારા ગુરુને તને આવા સારા સંસ્કાર તને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજના નામે આવા બહારના માણસોને થાય છે કે ના આપણે આનું કામ આપણે કરી દઈએ. આદિવાસી વિસ્તારમાં પણ એવા કેટલા હરિભક્તો છે એના જીવનો આવા પ્રસંગ બન્યા છે. સેલવાસ નજીક એક થોલોલો ગામ છે, ત્યાં એક ગામમાં એક પ્રસંગ એવો બને છે, એક બાઈનું ખૂન થાય છે. બાઈનું ખૂન થાય છે એટલે જે ખૂન કરનારા હતા એ લોકોનું એક જૂનું વેર આપણા એક સત્સંગી સાથે હતું. એ સત્સંગીનું નામ ડાયાભાઈ. એટલે જે ખરેખર ખૂનના કરનારા હતા એ લોકોએ પોતાની વગ વાપરીને, કંઈ વગ ચલાવીને આ ડાયાભાઈ ઉપર આરોપ નાખ્યો કે ખૂન કરનારા આ ભાઈ છે. એટલે પોલીસ તપાસ થઈ, પોલીસ તપાસ કરતાં કરતાં આ ડાયાભાઈના ઘરમાં ઝૂંપડીને ત્યાં આવે છે. ઘરમાં જોઈ છે, ઘર મંદિર, શુદ્ધ આહાર વિહાર વિચાર, ઘરમાં ઘર મંદિર હતું, સત્સંગ ઘર સભા થાય, છોકરાઓ પણ સત્સંગી. અને જ્યારે તપાસ કરતા ખબર પડી કે આ તો પ્રમુખ સાહેબ મને ચુસ્ત સત્સંગી છે, એમને તો ત્યાં ને ત્યાં જ એને છોડી દેવામાં આવ્યા. અને ખબર પડી અને પછી ત્યાં જે ખરેખર જે આરોપી હતી, પણ સત્સંગ જોઈને પેલા પોલીસે એને છોડી દીધો કે આ તો કોઈ દિવસ આવું કામ કરે જ નહીં. આવા પણ બીજો એક પ્રસંગ હતો, એક સેલવાસનો જ પ્રસંગ છે. એવા તો ગામનું નામ હતું પીપળાવ. ગામમાં તો બધી આખી વાઘરી કોમમાં આખી આ હરિજન વાસ હતો, 300 કુટુંબનો માણસ. રાત દિવસ લોકો ત્યાં બકરા પણ કાપતા હોય, બલિદાન કરતા હોય, દારૂ પીતા હોય, રાત દિવસ મહેફિલ ચાલતી હોય, મારપીટના બધા પ્રસંગો ચાલતા હોય, એવા લોકો ખૂનખાર આખી પ્રજા હતી. સ્વામીનો સત્સંગ થયો, સંતો આવતા થઈ ગયા, સત્સંગી થયા. ત્યાર પછી એક પ્રસંગ એવો બને છે, અંબાલાલ ભાઈ હતા આપણા ત્યાંના, એ હરિજન વાસના અગ્રગણ્ય હરિભક્તો આપણે બની ગયા. એમના એક ઝૂંપડીમાં એક બાજુના કોઈ કંઈક ખબર નહીં, કોઈક બીજા કોઈક હશે, એકલો ઢોર મારી અને જે માંસ કાપેલું એ વંડી ઠેકવીને એના વડામાં નાખી દીધું વાડીમાં. અને પછી તો પગેરું થયું, તપાસ કરતાં કરતાં પોલીસ એમના ઘરમાં આવ્યા અને કે આ ઢોર કોને માર્યું, આ માંસ કોણ ખાય છે, બીજા કોઈનું ઢોર તમે મારીને લાવ્યા છો? પછી પોલીસે પણ જોયું કે આ તો સત્સંગી છે, એમના ઘરમાં એના કંઠમાં કંઠી છે, પૂજા પાઠ કરનારા છે, ઘર મંદિર છે, આખું ઘર ચુસ્ત સત્સંગી. અને તરત ત્યાં છોડી દેવામાં આવ્યો કે આ તમારા પર ખોટા આરોપ નાખવામાં આવ્યો છે. જે સામે લોકો પૈસા ખર્ચીને પણ કદાચ ના કરી શકતા હોય કામ, એ હરિભક્તોના સત્સંગી જાણી, સ્વામી આપણા સત્સંગી જાણીને એ કામ થતું હોય છે. આ સ્વામીશ્રી આપણા સાચાત્મા ધન બન્યા છે. આનો એક બીજો પુરાવો, સ્વામીશ્રીના આધારે આપણું કામ થતા હોય તો વાત બરાબર છે, પણ જે કદાચ જ્યારે કામ થાય ત્યારે આપણે જેનો કેફ રહેતો હોય છે, આપણા કિસ્સામાં કામ થાય એની પૂર્વ અવસ્થામાં આપણે જ્યારે પૈસા આપણા ખિસ્સામાં લઈને જતા હોય એનો જે કેફ છે એ કીધું તો કે મારું કામ થઈ જશે, મારું કામ થઈ જશે, એ કેફમાં ને કેફમાં આપણે માનતા હોય છે. આપણા ખિસ્સામાં કદાચ 10,000 રૂપિયા આપણે લઈને જતા હોય, ચાલ બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય, આપણે કે લાગે ના ગમે તે થાય કામ થઈ જશે ને આપણું, એ કામમાં એ કેફમાં આપણે રાચતા હોઈએ છીએ. આમ તો નિરૂપણ ઘણું લાંબુ થઈ શકે એમ છે, પણ સાંઈ બાપાને આપણે જ્યારે યોગમાં આવ્યા જેને જેને મનાવ્યું છે કે સ્વામીશ્રી મારું સાચું ધન છે, દ્રવિણમ તમે એવા, તો એના જીવનમાં પણ કેવો કેફ આવી જાય છે. કેટલા હરિભક્તો એવા છે, આપણે સત્સંગમાં તો અમુક આમ ચમકતા સિતારા છે, કેફના બધા નશામાં જ રહેતા હોય, 24 કલાક દારૂ પીધા વગર પીધેલા. વેગ સાગર સમ ઘણી વાર અમુક કઈ નામા લખી આમ ગણાવતા હોય છે, અરુણકુમાર આપણે લંડનના, પીધેલા જ અવસ્થા આપણે લાગે, નશો ચડેલો આખો દિવસ આમ, ઓ રાજી રાજ મળે છે, ટેસ્ટ માડો શું ના થાય. અરુણકુમાર છે, પછી આપણા આફ્રિકાના નાયરુબીના મૂળ ચોક્સી કાકા, શાંતુ કાકા, પર આપણની જ વાત કરી, બ્રહ્માંડની જ વાત કરી, ઓહો પ્રમુખ સાહેબ મહારાજ, એમણે નાયરુબીમાં ત્યાં સ્વામીનું મુંડન હતું, તો શાંતુ કાકા અને ચોક્સી કાકા એકદમ પ્રેમથી એમ ધીરે રહીને વાત કરે, વલ્લભ સ્વામી બહુ ધ્યાન રાખજો, પ્રમુખ સ્વામીનું મુંડન તમે કરો છો, કદાચ એક બે રોમ આમ ઉડી જશે ને બ્રહ્માંડ ઉડી જશે, ધ્યાન રાખજો તો અક્ષરબ્રહ્મ સાક્ષાત છે. આમ બ્રહ્માંડની જ વાત કરે, પ્રમુખ સાહેબ મહારાજના રૂવાડે રૂવાડે બ્રહ્માંડ ઓળે છે, આપણે તો રાજધીરાજ મારા દર્શનથી લોકોનું કલ્યાણ થઈ જશે, આમ એકદમ નિષ્ઠાવાન હરિભક્તો, કેફ અખંડ કેફ, કોઈ તમે આમ આમ તમે આમ એનું વાકું તમે કરી જ ના શકો. બીજા આપણા ઓધા બાપા, ઓધા બાપા પણ આમ અખંડ કેફમાં જ રાચે, આપણે અહીંયા વિરચંદ મોદીના પણ દર્શન થયા, અખંડ કેફ, આમ સાવ સામાન્ય પરિસ્થિતિ. એકવાર ગોંડલમાં સ્વામીશ્રી હતા અને બાપાએ ગોંડલમાં વિરચંદ મોદીને ઊભા કર્યા આખી સભામાં, અને બાપાએ બહુ સુંદર બોલેલા, બાપા નિરૂપણ કરતા હતા કે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ આપણે ભાગ્ય આપણે ખુલી ગયા. બાપા તે વખતે બોલેલા, લખી લખ્યું હતું કે જો આ વિરચંદ મોદી અખંડ આનંદ છે ને, કે જ્યારથી યોગી બાપા મળ્યા ત્યારથી 1000 ગણો કેફ છે, કે ઘરમાં સ્થિતિ સાવ સામાન્ય, માન માન મકાન થયું છે તો પણ એમ થયું છે કે મારા ગામમાં મંદિર કરો, 11 શિખોનું મંદિર, 11 શિખોનું મંદિર કરો, અને તમારી સોનાની મૂર્તિ મારે પધરાવી છે કે કોઈ દિવસ અમારી પાસે એમનું દુઃખ રડવા માટે આવ્યા નથી. રડવું એ કંગાલ, અને આનંદમાં કેફમાં રહું એ આપણે ધંધાર. આપણે ધનાઢ્ય થયા છે સ્વામીશ્રીના સંબંધે, આપણી ગમે તેવી પરિસ્થિતિ હોય ને, પણ સ્વામીશ્રીમાં આપણે સંબંધ થયો એટલે આપણે આ દુનિયામાં સૌથી માલદાર આપણે બની ગયા છે. સંતો પેલી વાત કરે છે નિશિત ખાનની, એક બહુ જ મોટા અરબના પોતે શેખ હતા, સુલતાન હતા, અને એક રણમાં પોતે પોતાનો છાવણી નાખે છે, મોટો તંબુ બાંધી, અને એ ગામની મુલાકાત માટે આવે છે. હવે અંદર તો બધા મહેફિલની બધા બધા જાતની બધી નાચગાન ને ખાવા પીને બધા એશારામ ચાલતા હતા, એ વખતે ખબર પડી દૂર ગામમાં કે નિશિત ખાન આપણા બાજુના રણમાં પધાર્યા છે. એટલે સાવ સામાન્ય માણસ આમ ભિખારી કહેવાય એ ત્યાં આવે છે, અને એ જે છાવણી છે એ દરવાજાને આગળ જ પેલા સિપાહી જે ઉભેલા હોય છે ત્યાં અંદર પ્રવેશ કરવા માટે આ ભિખારી આવે છે. પેલા સિપાહી તો તરત પેલો ભાલો વચ્ચે આડો કરે છે કે ક્યાં જવું છે, કે કેમ મહામહિમને મારે દર્શન કરવા છે, પણ કે તમે કોણ છો, કે તમે કે મોટા માણસો કે અપોઇન્ટમેન્ટ દીધી છે, કે જો હું તો છે ને સાવ સામાન્ય ગામડામાંથી આવું છું, હું તો રાખ છું, પણ મેં સાંભળ્યું છે કે મહામહિમ નિશિત ખાન પદે પધાર્યા છે, મારે એમ દર્શન કરવા છે, કે તો બહુ બિઝી છે ને મીટિંગમાં છે, નામ જેમ કે તમને દર્શન ના થાય, અને એમ કેમ આમ રગજગ ચાલી કે તમે તમે આમ સાવ તમારા હાલ જો, તમારા કપડા પણ વ્યવસ્થા આમ હાવ લગર ભગર તમે લાગો છો. આ રગજગ ચાલતી એમાં નિશિત ખાન અંદર આમ ખલેલ પહોંચ્યો નાચગાનમાં, કે આમ શું બહાર કોલાહલ ચાલે છે. સિપાને આમ હુકામ કરે છે કે અંદર આવું શું છે, કે જો ને સાવ ભિખારી છે, તમારો ટાઈમ બગાડવા માટે આવ્યો છે, કે અંદર બોલાવો. ભિખારી અંદર આવે છે અને નિશિત ખાન પોતે પૂછે કે તું કોણ છે, અરે મહારાજા હું તો આપણા દેશનો સૌથી ધનાઢ્ય પુરુષ છું. અને પેલા સિપાહીનો પિત્તો ગયો, અરે સાવ જૂઠું બોલે છે, હમણાં તો બેબી પેલા એવું કહે છે કે હું ગામડાનો માણસ છું, હું રાહ છું, જો તો ખરા તારા કપડાના હાલ કેવા છે, તારા મોઢામાંથી આમ દાઢી કેવી છે, તારા વાળ કેવા છે, હાવ લગર બગર છે, કે એ વાત સાચી, મારા કપડા સામે ના જોશો તમે, હું ખરેખર રાહ હતો, પણ આ નિશિત ખાનના દર્શન કર્યા પહેલા હવે તો મને મહામહિમ પરમ પૂજ્ય 1008 મને નિશિત ખાનના મને દર્શન થઈ ગયા, હવે હું મારી જાતને
1: આ દુનિયામાં સૌથી ધનાઢ્ય પુરુષ માનું છું. આવું આપને થાય છે?

સ્વામી પોતે કે છે, જે શેરી શેરી હળદૂત થતા હતા, માર ખાવો પડતો હતો, માર ગાળને દૂર તને જ ખાવા મળતું હતું, એ પરમહંસો કે છે કે રાંગ પણ અમને ના કહેતા, બિચારા અમે નથી, અમે કંગાલ પણ મટી ગયું છે, અમને તો મહા મોટો માલ મળ્યો છે, શ્રીજી મહારાજ સાક્ષાત મળી ગયા છે, આપને પ્રમુખ સ્વામી મહારાજ મળી ગયા, યોગીજી મહારાજ કહેતા આપણા તુલ્ય બીજા આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માણો એ જ બોલા, આપણે ભલે આપણે રોદર રડવાના છે, હવે સ્વામી હવે છોકરો નથી થયો, છોકરો કહેતા માનતા નથી, ગાડી નાની ગાડી છે, એસી ગાડી નથી, સાયકલ નથી, મોટર બાઇક નથી, મોટર બાઇક થાય તો સારું, મોટર બાઇક નથી ગાડી થાય તો સારું, ગાડીમાં એસી નથી, એસી વાળી ગાડી થાય તો સારું, રોદાડો ને આપને આ મહા મોટો માલ, આપને કોણ માલ ભાગ્યશ્રી કોણ લાગે, આપણા ગાડીમાં આપણે શેરીમાં કોઈક સારી ગાડી આવે, અમે કહો જો મોટા સાહેબ જાય છે, કોઈ મોટો છૂટી બુટી સેન્ટી થઈને આવે, આપણી બાજુમાં બેસે, એમ લાગે એની ઘડિયાળ જોઈ, એનો મોબાઈલ ફોન જોયો, એના બૂટ જોયા, એના આધારે આપણે આપણી પોતાની કિંમત કરતા હોય છે. આપણે તો આવા સાક્ષાત, એના અર્થે જો પૈસાના જ રૂવે કોઈ માણસ માલદાર બની શકતો હોય, ભાગ્યશાળી બની શકતો હોય, તો પછી આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોણ છે, સૌથી ધનાઢ્ય કોણ છે આ દુનિયામાં જાણો છો ને, કોણ? બિલ ગેટ્સ. બિલ ગેટ્સનો કોને ઘણે પધરામણી થઈ છે, છતાં આપણે બધા જ આપણે ઓળખતા થઈ ગયા છે. બિલ ગેટ્સ વર્લ્ડ રિચેસ્ટ મેન. થોડાક વખત પહેલા એના વિશે લેખમાં કંઈક વાંચેલું, જોકે હવે તો પૈસા ઓછા થઈ ગયા છે, પણ એ વખતે એની પાસે 100 અબજ ચોલા થયા હતા. 100 અબજ ડોલર, એમ કેટલા મીંડા આવે 100 અબજમાં, મીંડા નથી ગણી શકતા, પૈસા ક્યારે ગણશો ને. એમ કહેવાય છે કે એ માણસ એ જો એ ગતિના પૈસા જો વધતા જતા હોત તો 2005 સાલમાં બાંગ્લાદેશનું જે જીડીપી છે, બાંગ્લાદેશ આખા દેશનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના કરતાં વધારે પૈસાના થઈ જાય. અને એનો જે 2004 સાલમાં 1000 અબજ ડોલર થઈ જાત, અને એનું જે વાર્ષિક ઉત્પાદન છે એક એક કંપનીનું, એ બ્રિટિશનું પણ જીડીપી કરતાં વધી જાત. 2005 સાલમાં 1000 અબજ ડોલર થઈ ગયા હતો. એક કલાકમાં એ પૈસા કેટલા કમાતો, એક કલાકમાં $4.5 મિલિયન, એટલે કે $45 લાખ એક કલાકમાં પોતે કમાઈ જાત. આપણે 2 કલાકની સભા ભરશું ને, એમાં 90 લાખ ડોલર એ પોતે કમાઈને ઉભો થઈ જાત. આપણે બધા જ આખી જિંદગી કુટાઈને મરી જાય ને તો પણ એટલા કમાઈ આપણે, એટલો એ લોકો એવું ગણતરી કરેલી કે એના જે પૈસા છે 100 અબજ ડોલર, એ ડોલરની નોટ છે ને તમે એને થપ્પી કરો લાઈનને થપ્પી, અને એક એક ડોલરની તમે નોટની થપ્પી કરો તો એ થપ્પી કેટલી ઊંચી થાય. હવે પૈસાની નોટ છે, કાગળ જ છે, કંઈ ગાદલો નથી કે. એક પૈસા ડોલરની નોટ એવા 100 અબજ ડોલરની નોટ તમે થપ્પી કરો તો કેટલા મીટર થાય, કલ્પના થાય છે કે એમ? કેટલા મીટર? 1000 મીટર, 1 કિલોમીટર, જાજુ નહીં હે, ફક્ત 25,000 કિલોમીટર. બોલો, 50,000 કિલોમીટર ડોલરની નોટની થપ્પી, વિચાર કરો આમાં તો મજા પડી જાય કે નહીં. હમણાં છે ને આ વાત આણંદમાં કરેલી, આ બિલ ગેટ્સની પૈસાની વાત, એક હરિભક્તા બેઠા હતા ને આગળ, આમ આમ મોડું થઈ ગયું, મોઢામાં પાણી આવી ગયું, આમ થઈ ગયું. પૈસાની વાત બધાને ગમે ને, પણ પેટમાં ગડગડિયા થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય. કેપી સામે પેલી વાત કરે કે આપણે ટ્રેનમાં બેઠા હોય, આવી વાળો સામેવાળો માણસ હોય, ટિકિટ કલેક્ટર આવે ને પૈસા માટે પેલું વોલેટ કાઢું, સાચું ધન છે, નિષ્કલન સ્વામી કહે છે બિલ કેસ ને તું તો રાગ છે, તને ક્યાં મળ્યા છે ભગવાન? મને ભગવાન મળ્યા છે, મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, આખી દુનિયા તો ધૂર ચાટે છે, હું માલદાર બની ગયો છે. આપણે જો મલાય કે બિલ ગેટ્સ આગળ તો આપણે તો બિલ ગેટ્સ આપણે આગળ કંઈ હિસાબ પણ નથી. 1890 સાલનો સ્વામીશ્રી બર્મિંગહામ હતા, જોગેશ્વર પારેખનાથ બાપા ઘરે પધારેલા, બપોરે જમતા હતા. એ વખતે યોગીજીમાનું જીવન છે, નવ નવ બાર પડેલું, એમાં યોગીજીમાની વાત નીકળી કે ક્યાં ગંગો તેલી ને ક્યાં રાજભોગ ને ક્યાં ગંગો તેલી. બાપા બધા યુવકો લંડન હતા બધા, બાપા કે આ લોકો નહીં સમજાઈ ગઈ, તમારું નિરૂપણ કરવું, ભાષ્ય કરવું પડશે. યોગ્ય પ્રમુખ સ્વામી મારા સમજાવા ગયા કે રાજા ભોજ કોણ, ગંગો તેલી કોણ, એટલે કેપી સ્વામી સાથે હતા. કેપી સ્વામીનું જુદી રીતે ભાષ્ય કર્યું, છોકરાને સમજાય રીતે એની ભાષામાં, કે ક્યાં પ્રિન્સ ચાર્લ્સ અને ક્યાં દરેક બાપુ. દરેક બાપુ હવે સાવ દરેક કેવું ગામ, 2-5 ગામના ધણી કહેવાય, અને ક્યાં પ્રિન્સ ચાર્લ્સ, બ્રિટિશ કોમનવેલ્થના રાજકુંવર. બાપા એકદમ સ્તબ્ધ થઈ ગયા, કેપી આવું કેમ બોલો તમે, કે દરેક બાપુને તો સાસીમાં યોગીજી મંડળે સેવા કરેલી. આપણે જાણીએ છીએ કે જ્યારે ગરડામાં સાસીમાં સારંગપુર હતા, બિરાજમાન બીમાર હતા, ગરડા મૂર્તિ પ્રતિષ્ઠાની આરતી કરવા માટે સાસી મહારાજ એ વખતે જ્યારે ગરડા જાય છે ત્યારે દરેક બાપુની ગાડીમાં જાય છે. એ ગાડી હજી દરેકમાં દર્શન સ્વામીને આપે છે પ્રસાદીની.
એકમાત્ર ગાડી વાક્ય સંસ્થામાં દરેક બાપુને બાપા કહે છે, દરેક બાપુએ તો શાસ્ત્રીમાં યોગીમાં મળેલા સેવા કરેલી, એવા દરેક બાપુ આગળ તો 100 પ્રિન્સ ચાર્જ આટા માણે. ક્યાં પ્રિન્સ ચાર્જ? જોકે તો પ્રિન્સ ચાર્જને પણ હવે સંબંધ થઈ ગયો પપ્પાનો, અને એમના ઘરે પણ પધરામણી થઈ ગઈ, એટલે હવે એ પણ માલદાર બની ગયા. પણ જો સાચા રાજાધિરાજ આપણે બની ગયા પ્રમુખ સ્વામી મહારાજના સંબંધે, બાકી બીજું કોઈ નહીં. આ આપણી જીવનની જે કમાણી છે, બાકી બીજું તો હેવિંગ લોટ્સ ઓફ મની ઇઝ નોટ ધ સેમ એઝ બીંગ રિચ. યાદ રાખજો, તમે કદાચ પૈસાદાર હો એનો અર્થ એમ નથી કે તમે સમૃદ્ધ છો. પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું જુદી વસ્તુ છે. આજે આપણા કિસ્સામાં અબજોપતિ પણ પોતે કંગાલ હોઈ શકે, જીવનનું જે કંગાલ પણ જ્યાં જ્યાં તમે ફાફા માળો માન માટે ભિખારી બધા છે જ, અંતરનું જે ખાલીપો છે ને એ બહુ ભયંકર હોય છે. અબજોપતિને પણ પોતે અંતરમાં ખાલીપો સતાવતો હોય છે. આપણે સાચું આ નાણું મળી ગયું, બીજું કદાચ નાણું કેવું છે? મુક્તાન સ્વામી પોતે કહે છે,

અણગણું નાણું સંચય, કદાચ અગણિત નાણું હોય, અથવા જે કદાચ 100 અબજ રૂપિયા આપણે ગણી શકીએ, અંતે તો નિર્ધન્ય થઈને જ જવાનો છે. પણ આપણે એવા માલદાર બની ગયા છે કે આપણે તો જન્મ જન્મનું રાગ પણ મટી ગયું છે, આપણા માટે તો નિર્ભય નાણું આપણે તો હવે એવા બની ગયા છે. સ્વામીશ્રીને એક દ્રષ્ટિ માત્રથી કવિ શું કહે છે, તોડી ભવની જંજીર કરે સૌને અમીર, એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં. સ્વામીશ્રીની એક દ્રષ્ટિને આપણે આમ આમ એક આમ દ્રષ્ટિદાન મળી જાય, આપણું અંતર આમ ભરી ભર્યું થઈ જાય. જે કરોડો રૂપિયાનું દાન પણ આપણે નહીં આપી શકીએ, એ સ્વામીશ્રીની એક દ્રષ્ટિથી આપણે પામી શકીએ છીએ. સ્વામીશ્રીનો આ એક અલૌકિક આપણે આ ભેટો થયો છે. સ્વામીશ્રી સાચા અર્થમાં આપણા આવા ધન બન્યા છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે આવું ધન બને, મુક્તાન સ્વામી ગાયું, નિર્ભય નાણું, માણસ નિર્ભય થઈ જાય છે, મારું કામ થઈ જાય સલામત, માણસ નિર્ભય થઈ જાય.

એને આમંત્રણ આપે છે કે કવિ સાહેબ તમારા ઘરે પધરામણી કરવા માટે આવો. હવે એટલે લાગ્યું કે સાવ સામેને પેલો જબો લેંગો પહેરતો હતો માણસ. ગાડી કંઈક તમે ઘરે કે હું ગાડી મોકલીશ કે ચોક્કસ આવીશું. એની રોલ્સ રોયસ ગાડી આવે છે. એટલે રવીન્દ્રનાથ ટાગોરને થયું કે કદાચ કોઈની મિત્રની ગાડી મોકલી હશે લેવા માટે. રોલ્સ રોયસ ગાડીમાં એ ગાય બેસે છે અને એક મોટા મોટા મોટા મેલમાં ગાડી ઊભી રહે છે. રવીન્દ્રનાથ ટાગોર થાય છે કે કદાચ વચ્ચે કંઈ બધરાણી કરવાની હોય ને, એટલે પેલા સાહેબના ઘરે પછી પેલા ઘરને પેલા ભાઈના ઘરે પછી આવશે, પેલા આ વચ્ચે બધરાણી કરી જાય. કોઈ કોના ઘરે આપણે આવ્યા કે આ મારું ઘર છે, આ તમારું ઘર છે, કે આ ગાડી કે પણ મારી છે, કે મારી એના જે પાંચ છે. ખબર પડી કે આ માણસ તો અબજોપતિ માણસ છે. પણ રવીન્દ્રનાથ ટાગોર તમારા કપડા તો જો સાવ સિમ્પલ છે. કે જો મેં મારી જીવનમાં એક વાત નક્કી કરી છે, મેં પૈસા કમાયા છે, પણ મને એટલી સમજ પડી છે કે જે વસ્તુને મારે સાચવવી પડે એ વસ્તુ મને ક્યારેય નહીં સાચવી શકે. મારે બેંકમાં રાખવા પડે, મારે ઇન્ટરેસ્ટ જોવું પડે, સ્ટોક્સમાં જવું પડે, શેર બજાર જોવું પડે, એના આધારે મારે પૈસાને સાચવવા પડે, કોઈ લઈ ના જાય, એ મારું કઈ રીતે સાચવી શકશે? મારી વાત મારી જીવનમાં તો એક જ વસ્તુ મને સાચવી શકે છે, મારી સમજણ. રવીન્દ્રનાથ ટાગોરે આ પ્રસંગ એમને ટાંકેલો. આપણા જીવન આપણે શું સાચવી શકશે? આપણા જીવનમાં આપણે ક્યારે સેફ બન્યા છે? આપણે સત્પુરુષ મળ્યા છે. જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે, એવા સાચા ગુરુ મળે તો આપણે કેટલા કેટલા નિર્ભય આપણે થઈ શકીએ છીએ. સ્વામીજી પોતાનો એક પ્રસંગ છે, અમદાવાદમાં હતા અને લખણી ચાલતી હતી, મને લાગે છે 92 પ્રસંગ હશે. એ વખતે સમય માટે લખણી ચાલતી હતી. એ વખતે જૂનો પૂજા હોલ હતો જૂના સંતાશ્રમમાં. હરિભક્તો મોટા હરિભક્તો લખણી કરતા હતા, લાઇનમાં આવતા હતા. પછી એક હરિભક્ત એટલે હરિભક્તની લાઇન ત્યાં બહાર હોય, વારાફરતી ખાનગીમાં સ્વામીને મળી જાય. આમ ઘણો સમય થઈ ગયો હતો, બાપાને જમવાનું પણ મોડું થતું હતું. એટલે બાપાએ ખાલી વિશ્વે સ્વામી રાજા ગૃભા હતા એમને પૂછ્યું કે હજી કેટલા હરિભક્તો છે? આમ તો લાઈન પૂરી થઈ ગઈ હતી, પણ વિશ્વે સ્વામી ગમત એ સ્વભાવ એટલે બહાર ડોક્યું કરે છે. અને સ્વામીને કે સ્વામી હજી તો 50 હરિભક્તો છે. એક એક હરિભક્તો આગળ 15-20 મિનિટ તો કમસે કમ જાય કે 50 હરિભક્તો છે. સાંઈ બાપાએ એકદમ આરસ મળી એમ હાથ ઊંચા કરે છે, પગ લાંબા કરે છે ને આમ શ્વાસ લીધો. પછી કે વિશ્વારી 50 શું 500 તો આવવા દો, આવવા દો. સાસરી બારની સેવા છે ખબર છે, એ જે કેફ હતો ને આમ આવવા દો, જેને થવા આવવા દો. આમ મારા ગુરુ શાસ્ત્રી મહારાજ છે, મેં સેવ્યા છે, જિંદગીને આપણે પડકાર ફેંકી શકે. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, જિંદગીને પણ જે પણ કંઈ સમસ્યા જે પણ કંઈ પડકાર ફેંકવાય મારી તાકાત છે. મારા ગુરુ મને એવા મળ્યા છે, હું નિર્ભય થઈ ગયો છું, હું નિશ્ચિંત થઈ ગયો છે. મારા ગુરુ એવા મળ્યા છે, મારો વાકો વાર પણ નહીં થાય એવા મને સમર્થ ગુરુ મળ્યા છે. વાકો વારની વાત આવી ત્યારે બીજો પ્રસંગ આપણે પૂર્વે કહી ચૂક્યા છે, પણ હરિભક્તો કેટલા નવા પણ આવ્યા છે, આપણે ભેગો કહી દઈએ આ પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. સ્વામીશ્રી આપણે મળ્યા, આપણે કેટલા નિર્ભય થઈ ગયા. 98 સાલમાં સ્વામીશ્રી તો નહેરુ ભી હતા, એ વખતે 12 દિવસ જ રોકાણ હતો. સ્વામીશ્રી બીજા જ વર્ષે ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે આવવાના હતા. એ મંદિર મહોત્સવના કાર્યક્રમ માટે સ્વામીશ્રી રોજ સાંજે સાંજે પેલા અગ્રેસર હરિભક્ત સાથે મિટિંગો કરે. મહેન્દ્ર કાકા હોય, કિરણભાઈ હોય, રાણા હોય, પટેસા હોય, 5-7 હરિભક્તો હતા. બાપા રોજ રાત્રે જમી લે એ જ ભોજન કક્ષમાં પોતાના આસન ઉપર જ, ત્યાં ટેબલ હોય, આગળ પેલું ઓશિકો હોય, અને ત્યાં બાપા ઓશિકો પર હાથ ટેકવીને તે મિટિંગો ચાલે. મતલબ મેપને બધા પાથરે હોય અને મંદિર મોસ્ટ કઈ રીતે કરો, નગરયાત્રા તે બધી વાતો ચાલે. એ વખતે રાત્રે અમે એકવાર સંતો બાજુમાં બાપાનું જે શયન કક્ષ હતો દરવાજો ખુલ્લો રાખી અમે દર્શન કરતા હતા. એ વખતે વલ્લભ સ્વામી આવ્યા. વલ્લભ સ્વામી કહે છે કે જોજો હમણાં મિટિંગ પતશે ને બધા હરિભક્તો વારાફરતી લાઇનમાં આવશે આશીર્વાદ લેવા માટે. એ વખતે સ્વામી બાપા બધા હરિભક્તોને માથે હાથ મૂકશે, પણ આ હરિભક્ત છે ને એક પર્ટિક્યુલર હરિભક્ત એના માથે હાથ નહીં મૂક્યા. અમને થયું કે આવો અન્યાય, બધા હરિભક્તો સરખા છે બાપા માટે અને બધા એના માથે હાથ મૂકો ને આ હરિભક્તને માથે કેમ નહીં? એટલે અમને થયું કે તમે જોજો. એ જ વખતે મિટિંગ પૂરી થઈ, બધા મેપ ને બધા જતા નકશા બધા સંકળી લીધા અને હરિભક્તો લાઇનમાં આવ્યા. બાપા બધાને માથે હાથ કરે હાથ મૂકે અને આજે હરિભક્તની વાત ચાલતી હતી ને એ હરિભક્ત આવ્યો ને બરાબર બાપા આમ હાથ મૂકવા ગયા માથા ઉપર, તરત ખસાડી લીધો અને ખભા પર હાથ મૂકી દીધો. અમને થયું કે આ તો વાત બરાબર છે, અમારી વાત બધી ઘૂસપૂસ ચાલી બધી. પછી બાપા અંદર રૂમમાં આવે છે, બાબા લઘુ કરવા માટે જાય છે, લઘુ કરીને બહાર આવી અને પલંગ ઉપર સાઈડ ઉપર બેઠા, હાથમાં જલપાત્ર બીજા હાથમાં રૂમાલ, અને અમારી સંતની ગોષ્ઠી ચાલતી ત્યાં. બાપા કે સંતો શું ઘૂસપૂસ ચાલે છે? એટલે પછી વલ્લભ સ્વામી કીધું તમે વાત કરો. એટલે વલ્લભ સ્વામી કે સ્વામી મેં માર્ક કર્યું છે, ઘણી વાર માર્ક કર્યું છે કે દર વખતે બધા હરિભક્તો લાઇનમાં આવતા હોય બધાને માથે તમે હાથ મૂકો છો, પણ આ હરિભક્ત છે ક્યારેય એના હાથ માથા ઉપર તમે હાથ મૂકતા નથી. સ્વામી કે એને પેલા નથી આમ આપણે પેલા પેલું નામ

0: સુજીવમ શું કહેવાય ને બાબા કે પેલું નથી કે માથે કે પેલા નકલી વાર, એ હરિભક્ત પોતે વીક પહેરતા હતા. સ્વામી કે આપણે માથે હાથ મૂકીએ અને ભાઈ ખસી બસી જાય તો જાહેરમાં લાજ જાય, એના કરતા ખાબો બરાબર છે. આપણે બોલીએ છીએ કે સંસાર ઘંટી ઘૂમતી એમાં અગણિત જીવ દડાય, જોને પ્રમુખ સ્વામી મહારાજના શરણમાં વાકો વાર ના થાય, વાર નહીં આપણો વિઘ્નો વાર પણ વાકો ના કરે એવા આપણે ગુરુ મળ્યા છે. આવા આવા ગુરુ આપણે મળ્યા છે એવા કેટલાક બીજા પણ પ્રસંગો છે, એ આપણે આવતીકાલે જોશું. પણ આ રીતે પણ સ્વામીશ્રી આપણા નિર્ભય નાણું આપણું બન્યા છે, એને આપણે નિર્ભય નાણુંને આપણે બરાબર જાળવી શકીએ એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 30મું, સોનું ને સ્ત્રી બંધન ના કર્યાનું આ જ માયા છે. બંધનને ઝપટમાં લઈ લે એટલે એનાથી મુક્ત થવું એ જ મુક્તિ. સ્વામિનારાયણ હરે. સંવત 1889ના દ્વિતીય ચૈત્ર સુધી 9મીનો દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની વાસળીએ ગાદી તક્યા પર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓળી હતી ને કારા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોરા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોરા પુષ્પનો ધોરો પાગમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. મહારાજ એકવાર કહે છે, આપણે શાસ્ત્ર તમે જાણો કે ના જાણો પણ એ સત્ય જ છે, એ તમારી જાણવામાં ના આવે, કદાચ ઓળખવામાં ના આવે, કદાચ તમે વાંચ્યા ના હોય અને વંચાય કોઈ વાંચ્યું સંભળાયું ના હોય, પણ એ શાસ્ત્ર સત્ય છે. શ્રીજીમાં છાપ મારી દીધી એટલે આપણે તો આપણે જે એમની વાણી છે એ મહારાજે સત્ય કરી બતાવી છે. એટલા શાસ્ત્રો આપણે ભણ્યા ન હોય, જાણતા ન હોય, પણ એ સત્ય છે. એક તેવી પરિસ્થિતિ હોવી જોઈએ તમે કે આ બધા જે શાસ્ત્રો છે એ ગપસપ નથી, એ કંઈ નથી, સત્શાસ્ત્ર, બીજા શાસ્ત્રની વાત નથી, સત્શાસ્ત્રની વાત છે. અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણ વિશે કરીનો નિવાસ કર્યો છે તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. આપણે સુવર્ણ તુલા કરવાની છે. મારે કે અમારે દીઠું ગમતું નથી તો કેવી રીતે કરવું? તમારો ભક્તિભાવ એ સ્વીકારે. સુવર્ણ ગમતું નથી, સુવર્ણ તમે 1000 મણ ધરો તો મારે, પણ એમાં જે રહેવું ભક્તિભાવ એ ભક્તિ સ્વીકારે છે એટલે એટલે આપણે પાયા છીએ. નહીં તો આ સુવર્ણ તુલાનો કોઈ અર્થ નથી. પણ તમારો ભક્તિભાવ, તમારો પ્રેમ જે મહારાજ માટે છે, સંતો માટે છે, એ મહારાજને ખેંચી લાવે છે અને ઠેઠ અક્ષરધામમાંથી આપણી પાસે લાવે છે. જુઓને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણ વિશે કડીનો નિવાસ કહે છે, છે જ આખી દુનિયામાં એની ધમાધમ થાય છે. કડીનો નિવાસ છે એટલે કળિયુગ એમાં રહેલું છે. એટલે તમારે ઝઘડો, કંકાસ, કજ્જીઓ બધું કરાવે છે, મારામારી કરાવે છે, યુદ્ધો થાય છે. પણ એટલે મહારાજી કે અમને ડીઠું ગમતું નથી. જુઓ અને શ્રીમદ ભાગવતમાં સુવર્ણ છે કરીનો નિવાસ કહે છે, તો તે સુવર્ણ અમને ડીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. રૂપ સ્ત્રી પુરુષ બંનેનું આવી ગયું. મહારાજે રૂપ કહ્યું, નહીં તો આપણે સ્ત્રી ને વિશે માયાનો ભાવ ધરીએ છીએ, પણ મહારાજ રૂપનું આમ બધું આવી ગયું. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ છે, જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાવ્યા વિના રહે નહીં. આ સત્ય વાત કરી છે. આ બે જ છે, ધન ને સ્ત્રી, એ જ માયા છે. અને એમાંથી મુક્તિ મેળવી એ મુક્ત થયો અને શ્રીજીમાના ભગવાનના સુખે સુખ્યો થયો. પણ આ બેમાં એ અનંત વર્ષના આપણા સંગાતી છીએ. અનંત વર્ષથી અનંત જન્મ લીધા, પણ એ બે સ્ત્રીના ધન ભેગું જ આવ્યું છે. અને એમાં જ બધું એ જ માયા છે. અને એમાંથી છૂટ્યાય તો મુક્તિ થાય, નહીં તો ના થાય. જ્યારે રૂપાણ સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય, ગમે તેવો ધીરજવાન, બધું ધીરજ જ્ઞાનથી અને પોતાના વર્તનથી આવે છે. વિચારે જે વાંચ્યું સાંભળ્યું હોય, ખૂબ ધીરજ રાખીને વિચાર્યું હોય, પણ તોય મારે કહે કે ત્યાં કોઈનું ચાલતું નથી. ત્યાં રૂપાણ સ્ત્રી હોય ને તે સભામાં આવે તે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાવી ના રહે નહીં. આ હકીકત છે. સ્ત્રીને હોય એવું પુરુષને માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. મારે કંઈ બંધનકારી નહીં, અતિ બંધનકારી. આખી દુનિયા જગત જ આ છે. એમાંથી મુક્તિ મેળવી એ ખરી મુક્તિ છે. અને શ્રીજી મહારાજ સિવાય કોઈ કરી શકે નહીં. આ મુક્ત, આ બંધન તૂટી શકે જ નહીં. પણ શ્રીજી મહારાજ મળ્યા છે એવી પ્રાપ્તિ છે, એટલે એમના સંબંધે અને એકાંતિક ભક્તોના સંબંધે આ બધું લપ છૂટી જાય છે. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. એટલે માટે મહારાજે નિયમ આપ્યા છે આપણને કે રૂપ જોવું નહીં અને સોનું એના વિશે વાસના ના રાખી, એ બધી વાત કરી છે. તો એમાંથી મુક્તિ થાય. આપણે તો બધા ભગવાનના ભક્ત છીએ, ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે આ બે જ્ઞાને કરીને શ્રીજી મહારાજ મળ્યા છે, સંત મળ્યા છે, એટલે આ બે મળ્યા છે. એટલે શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રોંગ સાહેબ મહારાજ મળ્યા છે, તે સહેજે જ આપણને એમાંથી વૃત્તિ ઉઘડીને ભગવાનને સંતમાં વૃત્તિ રે જડી દેવાય. એટલે આપણા માટે તો સહેલું છે, સત્સંગી છે, અને એમાં BAPS અને સત્સંગી એના માટે તો ખાસ વધતી સહેલું છે. કેમ કે આપણને શાસ્ત્રીમાં યોગી એવા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા એવા જબરજસ્ત સંત છે, એટલે આપણે એમાં વૃત્તિ રહે અને બીજેથી ગૌણ થઈ જાય. માટે સોનુંની સ્ત્રી અતિ બંધનકારી છે, અને બે પદાર્થનું બંધન તો ત્યારે ના થાય. એને બંધન ક્યારે ના થાય મારે કહ્યું કે એ વાત સમજાવે છે. અને એ પદાર્થનું બંધન તો ત્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન બ્રહ્મ તેને જ એક સત્ય જાણે. અતિ જ્ઞાનની વાત આવી, એમાં બધું ખાલી ઉપર ઉપરથી જાણી લે જાણવું ના કહેવાય, અમલમાં આવે ત્યારે જાણવું કહેવાય કે આ સત્ય. માટે સોનું ને સ્ત્રી એ તો બે અતિ બંધનકારી છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે. અને આ બધું તમારે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી, પાતાલથી લઈને ઠેઠ પ્રકૃતિ પુરુષ બધાને દેહભાવ છે, એટલે દેહભાવથી પર થાય તો જ આપણને સુખ આવે. અને બે એ ધામ ધાવીને મુક્ત આ ત્રણ સત્ય છે. બીજું બધું છે પણ બધું માઇક છે, બંધનકારી છે. જ્યારે પ્રકૃતિ પુસ્તકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને એક સત્ય જાય છે, ગુણાતીતાનંદ સ્વામી જે તેને જ એક સત્ય જાણે, ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, જે અક્ષર પુરુષોત્તમ દાસોસ્મી આપણે જે વાત કરી છે, મંત્ર રટીએ છીએ, એ જ આ જ છે કે એક બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મને સત્ય માને, પોતાનું સ્વરૂપ માને, એટલે અક્ષર આપણે હું અક્ષર છું એવી રીતે માને, પણ પુરુષોત્તમ દાસ છું, પુરુષોત્તમ બાપ નહીં, પુરુષોત્તમ દાસ એ રીતે. તો લાઈનમાં આવે આપણું જ્ઞાન, અને તમે જે મહારાજને જે કહેવું છે જણાવવું છે એ એમાં દ્રષ્ટિ પહોંચે અને આપણે સુખિયા થઈએ. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશવંત જાણે, ભલે જો આપણે આપણે દેહ છે પણ દેહ કેટલું ચાલે, દેહ 5-25-100 વર્ષ ચાલે, એથી વધારે ના ચાલે, પછી ખરી પડે, તો એ બધું નાશવંત છે, અસત્ય છે બધું. પણ જે મહારાજની વાત છે અપાર અનંત, એનું આવરદા જ ન કહેવાય. પછી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીને આવરદા ગણાય, એને કાર નડે છે, કાર ભક્ષી જાય છે, પણ એનાથી પર જે આ સ્વરૂપો બ્રહ્મ અને પરબ્રહ્મ ધામ ધાવીને મુક્ત મુક્ત પણ પર થઈ ગયા છે. તો આ ત્રણ વસ્તુ સત્ય છે. બીજું બધું મહારાજે કહ્યું કે ઘણા કાળે પણ એને કાર ગ્રહી લે છે, એટલે નાશન છે. બહુ મોટા વખતે થાય, ઘણા કાળ વખતે પણ છે નાશન, અને તુચ્છ છે અને ક્ષણિક છે. સીજીમાની ગણતરીમાં તો બ્રહ્માંડો ગણતરી બનાવે તો આ બ્રહ્માંડની ક્યાં વાત છે. તો મહારાજ પોતાની દ્રષ્ટિએ વાત કરે છે કે આવી જ્ઞાન આવું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં ભગવાનને શ્રીજી માને વિશે અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ તો બધું કામ થઈ જાય એકદમ સહેલાઈથી. અતિ દ્રઢ વિશ્વાસ હોય તો જે મહારાજ કહે છે એ પ્રમાણે આપણા મનમાં જીવમાં ગોઠવાઈ જાય અને આપણું કામ થાય. અને ભ્રમ તો કે ઓરું જે પ્રકૃતિને પ્રકૃતિને કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશવન જાણે ને તુચ્છ સમજે. આટલું બધું કહ્યું. આ ઠેઠ પ્રકૃતિ પુરુષથી આ કેટલું બધું તંત્ર મોટું છે પણ ઠેઠ બધું મારે કે શ્રીજી માની દ્રષ્ટિએ ભ્રમ અને પ્રમેયની દ્રષ્ટિએ આ બધું પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશન જાણે ને તુચ્છ સમજે. તુચ્છ હવે બે પૈસાની વસ્તુ હોય એને જેમ તુચ્છ સમજીએ છીએ એવું મારા કે ઠેઠ પ્રકૃતિ પુરુષનું કાર્ય બધું અસત્ય છે, તુચ્છ છે, નાશન છે. ને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે. અને જે માઇક નામ માત્ર એ બધું નાશન છે તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ પામે. ભગવાન મળે તો જ આ થાય બધું મહારાજ. અને એમને વિશે એમના વચન વિશે અતિશય સત્ય ભાવના થાય અને એ જે કરે આપણને જીવમાં મારા સિવાય બીજું કોઈ વસ્તુ હૃદયમાં રાખે નહીં. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી આ વચન છે એ પ્રમાણે આપણે રહીએ તો કામ થઈ જાય. એ બધાથી પર આ બધી વસ્તુ દીર્ઘકાળે આપણને બધું નામરૂપને આકાર બધું દેખાય પણ શ્રીજીબાની દ્રષ્ટિમાં બ્રહ્મ અને પ્રમાણની દ્રષ્ટિમાં અતિશય તુચ્છ ક્ષણિક ના છે. એટલે જે મારાનું સ્વરૂપ આવી તો ઓળખીએ, બ્રહ્મ અને પ્રમાણ સ્વરૂપ આવી તો ઓળખીએ તો આપણને મુક્તિ થાય. અને આપણે શાસ્ત્રીમાં યોગીવાન પ્રમુખ મળ્યા છે એટલે થશે જ, એમાં શંકા વિનાની વાત છે. એટલે એમની પાંખમાં આવી ગયા છે, ઝપટમાં આવી ગયા છે, એ મારી પીટીને ભ્રમરૂપ કરશે કરવાના છે આપણને. તમે જે કરજો કરો ભાઈ ઠપકાઈને તમને ભ્રમરૂપ કરવાના છે એ એમની દયા કહે. કેટલી દયા કહેવાય. તેને સોનું અને સ્ત્રી બંધન ના કરે ને બીજા તો જરૂર બંધન કરે, જરૂર કરે બીજા બધાને. અમારા સ્વામી બ્રહ્મ પ્રમાણનું જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય તેને જ આ કોઈ સ્ત્રીને ધન બંધન ના કરે, બાકી બીજા તો જરૂર કરે. મારા ઇતિ વચનાવ્રતમ એ રીતે મધ્યનું ત્રીસમું વચનાવ્રત થયું સહજાનંદ સ્વામી મહારાજની જે.
2: કહેતા થોડો ભાર લાગે છે કે જો જો તમે આજનો વિદાયનો દિવસ પણ આવી ગયો. આપના આગમન પૂર્વે અત્યારે દરેક રિજિયનના પ્રતિનિધિ રૂપે પૂજ્ય કોઠારી સંતોએ જે કંઈ પણ આપની દિવ્યતા, આપના પ્રતાપના દર્શન થયા, અનુભવ થયા એનું વર્ણન કર્યું. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પણ સમગ્ર વિચરણમાં જે તે પ્રસંગોના સાક્ષી બન્યા તેની વાત કરી. હવે અમારે પ્રમુખ સાંઈ મહારાજનો આપનો અભિપ્રાય જાણવો છે સ્વામી. કારણ કે બાપા 2014માં પધાર્યા હતા એ તો અણચિંતવ્યું સુખ હતું, પરંતુ છેલ્લે સ્વામીશ્રી 2007માં પધાર્યા હતા તે પૂર્વે સમગ્ર નોર્થ અમેરિકામાં, અને આજે નવલ સ્વરૂપે આપના સ્વરૂપે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તો હે પ્રમુખ સ્વામી મહારાજ, આપને સ્વામી અમે પ્રશ્ન પૂછીએ છીએ કે બધા સંતોએ અને આપની સાથે વિચરણ કરતા પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ પણ એમના પ્રસંગો અને અભિપ્રાયો આપના વર્ણવ્યા, પણ 2007 પછી પ્રથમવાર સત્પુરુષ રૂપે આપ પધારીને નોર્થ અમેરિકાના દરેક કેન્દ્રમાં ગયા છો, તો આપનો આ અમેરિકાનો સત્સંગ એ કેવો લાગ્યો, આપનો એ અભિપ્રાય અને આદેશ જાણવાની અમને અભિલાષા છે.
1: સરસ હોય ને, સરસ જ હોય. અને બધે ઉત્સાહ બહુ છે, અને જે આપણે ઉપાસના નિષ્ઠા અને ધર્મ નિયમ એ બધા કરુણાશંકર ભાઈએ બધી વાત કરેલી કે બધું જ છે અહીંયા, એટલે સત્સંગ તો જબરજસ્ત છે. અને આગળ વધશે.
2: એ ડભોઈના કરુણાશંકરે સ્વામી સંવાદમાં પાત્ર રૂપે આવીને આપને પ્રશ્ન પૂછ્યો હતો કે અક્ષરધામમાં જવું છું અને પ્રમુખ સાહેબ મહારાજને મહારાજને કંઈક કેવડાવવું છે, ને આપે વારંવાર એકની એક વાત દોહરાવી હતી કે લાઈન ચાલુ છે, ફરજ બજાવીએ છે, પણ એ સાંભળીને મહારાજ સ્વામીને બાપા શું બોલ્યા હશે? લાઈન ચાલુ છે, ફરજ બજાવીએ છે, એવું આપે વાત કરી, પણ એ સાંભળીને બાપા કેવા રાજી થયા હશે, શું બોલ્યા હશે?
1: રાજી થાય ને, આપણે ક્યાં ખોટું કરીએ, આપની ઈચ્છા પ્રમાણે કરીએ.
2: સ્વામી આપ તો અંતર્યામી છો, અંતર્યામી રૂપે આપ બધું જ જાણો છો, છતાંય પ્રત્યક્ષ રૂપે આપ દરેક સેન્ટરમાં પધાર્યા છો અને બધું જોયું પણ છે, ત્યારે ત્રણ વાત આપને પૂછવી છે. વિદાયનો ભાથું તો ન કહી શકાય, પણ આપની અંતરની રૂચિ જાણવાની એમાં અભિલાષા છે. એમાં પહેલો પ્રશ્ન છે, આજે નોર્થ અમેરિકાના તમામ હરિભક્તો કેટલાક પોતાના મંડળોમાં, મંદિરોમાં અને કેટલાક પોતાના ઘરમાં બેસીને આજની આ સભાના આપના દર્શન કરી રહ્યા છે અને આપના અંતિમ આશીર્વાદને સાંભળવા તત્પર છે, તો એ બધા વતી સ્વામીશ્રી આપને એક પ્રશ્ન છે કે સત્સંગી તરીકે અમારે શું કરવું જોઈએ? આ વિચરણ દરમિયાન આપે જે કંઈ જોયું સાંભળ્યું છે એના આધારે હવે એક સત્સંગી તરીકે અમારે શું કરવું, કુટુંબના સભ્ય તરીકે અમારે શું ફરજ બજાવી, અને ત્રીજી વસ્તુ વ્યક્તિગત રીતે અમારે શું કરવું જોઈએ? આ ત્રણ પ્રશ્નો છે.
1: જો એટલે બંધામાં જીવ ભાવ રાખવો એ સ્વામી, અને જીવ ભાવ રાખીએ તો આપણે આગળ વધીએ, અને ટોપ મોસ્ટ કક્ષાએ પહોંચીએ, અને એનું કારણ સંપ છે. સંપ આપણે હોય તો સંપ ઘરમાં, ઘરમાંથી જ શરૂ થાય સંપ, પછી કુટુંબમાં, પરિવારમાં, પછી સત્સંગ મંડળમાં, અને પછી હોલ બીએપીએસએ પરિવાર એમાં પહોંચી જવાય. એટલે દીવભાવથી બધું આ થાય. દીવભાવ ના હોય તો સમ ને બધી મુશ્કેલી પડે, પણ દીવભાવ હોય એટલે દીવ બધા જ. આપણે મહારાજે ઘણી વાત કહી છે, મારે કહ્યું કે અલૌકિકમાં અલૌકિક ભાવ દેખાય તો અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. આવા તમે ઘણી વાર કરી છે પણ કોઈ સમજતું નથી. એટલે આ વાત, દીવ ભાવ, સાવ સુરત ભાવ, એકતા, દાસપણું, મહિમા, એક બીજાનું મહિમા સમજી, પોતાનું નહીં બીજાનું મહિમા સમજી, પોતાનો બીજાનો મહિમા સમજી, પોતાના દોષ જુએ એ દાસ. એટલે આપણે તો આ બધી ઘણી વાર ઘૂંટાઈ છે, આપણે રોજ કથા અર્થમાં આજ આવે છે અને એ જ કરવાનું છે, કંટાળી નહીં જવાનું. એમાંથી જો ઘણી વાર એવું થઈ જાય કે છે આ વાત છે સંપ રાખીએ જ છે ને ક્યાં નથી રાખતા, એ બધું સ્પેશિયલ મહારાજના શબ્દો છે, શ્રીજી મહારાજના શબ્દો છે, ગુણાધિકાંતાના શબ્દો છે, આ જ ઘૂંટવાનું છે, બીજું કંઈ નવું કરવાનું નથી. બીજું બધું કરીએ છે એટલે જો આપણે ઓલા પ્રોફેસરે વાત કહી હતી કે 90% બુદ્ધિ ભ્રષ્ટ કરે એ વાત, 90% સારી વાતો કરતા હોય ફક્ત બુદ્ધિ ભ્રષ્ટ કરે અને 9% તો ગડબડ સડબડવાળી છે અને 1% આધ્યાત્મ છે, એ 1% આપણને મળી છે. આપણે નરુ આધ્યાત્મિક, 1 સેકન્ડ નહીં આપણે નરુ આધ્યાત્મિક આધ્યાત્મિક, તો એ વાત 1% વાત મળી છે. એટલે બધું મારા સ્વામીની દયા, એ પોતે પૃથ્વી ઉપર પધાર્યા, આપણા સાથે એક મેક થઈ ગયા અને આ બધી લહેર કરાવે છે અને મોક્ષ, બીજી બધી તો લહેર મોક્ષની વાત બહુ અદ્ભુત છે. જે મહારાજ સ્વામી ના આવ્યા હોય મોક્ષ થતો જ નહીં, કોઈ નું થતું. એટલે પધાર્યા છે એટલે આપણે લીલા લહેર છે આજ મારે ઘેર
2: લીલા લહેર. સ્વામી આપની વાત 100% સાચી છે, 99% કાર્ય તો આપ જ કરો છો, અમારે ભાગે તો 1% જ વર્તવાનું છે અને એમાં પણ
1: મુદ્દાની વાત છે કે સામે પાસે સંપ રાખે કે ના રાખે એ જોવા નહીં, આપણે સંપ રાખવું. જો આપણે જે કહીએ કે સામેવાળો સંપ રાખે તો હું રાખું, એનો અંત જ ના આવે, તકરાર થયા જ કરે, કુસંગ થયા જ કરે અને બરબાદી થયા કરે અને બધું મંડળ બધું હોય તો તોડફોડ થાય. પણ આપણે પોતાએ મારે શું કરવું સંપ રાખવા માટે, મારે ક્યાં વિચારો કરવા, કેવું બોલવું, એ બધા આપણા તરફથી, બીજા સામે રાખે કે ના રાખે એ આ જોવાનું નહીં. આપણે શું કરીએ કે સંપ વધે અને એને ઝપટમાં લેવા, આપણે ઝપટમાં ના આવવું. એટલે તકરાર કર્યા રાખીએ, સંપ આપણા તરફથી જ સંપની ભાવના હોવી જોઈએ. અને જો યોગી આપા નડિયાદમાં હતા, બે ભાઈઓ ઝઘડ્યા, બે ભાઈઓ સગા ભાઈ ઝઘડ્યા પણ પછી સંપી ગયા. યોગી આપણને આ વાતની ખબર પડી, યોગી આપણે બોલાયા અને યોગી આપણે પેંડો જાતે આપ્યો અને દંડવટ કરવા જતા હતા પણ કોઈ દંડવટ કરવા ના દે. પછી આટલું બધું સ્વામી બાપાને સંપ માટે આટલી બધી ભાવના છે. યોગી આપણા પોતે કહેતા અમારે પૈસા નથી જોતા, સંપ જઈએ છે. એટલે આ કેટલી મોટી વાત, તે વખતે તો સંપ તો હોય ક્યાં, પૈસાની જ ખાધ હતી, પૈસાની જરૂર હતી. પણ તો એવા કાળે પણ તે વખતે હાડ મારી હતી પૈસાની અને ખૂબ તંગી હતી, તે વખતે યોગી આપાએ કહ્યું કે મારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. એટલે એનું મૂલ્ય કેટલું છે એ આપણે ગણી શકીએ.
2: સ્વામી, પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આ એકમાત્ર સંકલ્પ હતો કે પરદેશ મેં બી એક અક્ષરધામ બનાવવાની કી ઈચ્છા હોઈ એ, અને આપ પધાર્યા ત્યારથી સંપ સમર્પણ અને સેવાની ભાવનાથી અક્ષરધામ થાય એના માટે સૌ આપની અનુવૃત્તિ પ્રમાણે સેવા તો કરી રહ્યા છે, પણ અક્ષરધામનું આ નિર્માણ થાય, પૂર્ણ થાય, શતાબ્દી પણ ધામધૂમથી ને ભવ્યતા દિવ્યથી ઉજવાય ત્યાં સુધી આવો ને આવો ઉત્સાહ રહે, આવીને આવી શ્રદ્ધાને આવો નવો સમર્પણ ભાવ રહે એને માટે અમારે શું કરવું?
1: સમજણ, એક તો

0: जो निष्ठा बराबर है ना, वो पूर्ण बंधु काम था। स्वामी कहू थे गुणातीतन से कि जेने निष्ठा थई एने सर्वे काम थई रहो, एने काई करू रहो नथी। निष्ठा मूर निष्ठा थी बधा गुण शक्ति ऐश्वर्य प्रकार बधुं ज एमांथी आवे। निष्ठा में पोल होय तो बधी घणुं बधुं बधुं वेर विखेर थाय। निष्ठा ढळी जाय अने आपणे बधा निष्ठावाळा छीए એટલે આપણે, પણ છતાંય નિષ્ઠાનો અંત નથી। નિષ્ઠા કેટલું બધું વિચારવાનું છે, જોવાનું છે, અને એ રીતે રાખીએ અને નિષ્ઠા અને આજ્ઞા, એ આજ્ઞામાં નિયમ જે આપણે નિયમ પાડવાની, ગમે એવું થાય પ્રાણના ભોગે પણ નિયમ દ્રઢ કરીને રાખવા। અને મહારાજે કહ્યું કે કદાચ અત્યારે નિયમ ન પાડતા હોય પણ પ્રાર્થના કરવી નિયમ પાડવા માટે, અને આપણે એને બળ મળે, અને એવું રાખવું નહીં કે આ ના થાય તો શું વાંધો, અને બધું જ આજ્ઞા અને નિયમ અને ઉપાસના નિષ્ઠા એ બે હોય તો કોઈ તમને અક્ષરધામ જતા સુધી રોકી શકે નહીં।
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। વચનામૃત કાર્યાણ્યનું નવમું પાડાખારનું સ્વામિનારાયણ હરે સંવત 1870ના કાર્તિક સુધી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસતા ખાચાના દરબારમાં ઉતરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાતે આંટી મૂકે જ નહીં, પાડાની પેટે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તે સાધુ કહીએ કે ના કહીએ? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને સાધુ ના કહેવાય। પાડાની વાત એવી છે, વડતાલમાં એક પાડો હતો અને પારો હતો પાર્ષદ, એ બેને કંઈક માથાકૂટ થઈ હશે તો પાડો તો પાડાખારની વાત, એ પાર્ષદને જ્યારે જુએ તો એની પાછળ પડે, જ્યાં જુએ તો પાછળ જ પડે, એ તો બરાબર। પણ એ પાર્ષદ ધામમાં ગયો પછી અગ્નિ સંસ્કાર થયા તો ત્યાં પાડો છે માથું માંકીને ખોદે, એને જે પાડા છે પાડો એ સ્મશાન ભૂમિમાં જઈને અને ત્યાં ધૂર થાળ્યો, અને એટલે એટલી બધી ખાર ધામમાં ગયા પછી શું છે પછી એને, પણ એટલી બધી ખાર કે એ રીતે રાખ ઉડાડે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવો હોય, પછી એ બે બોલ્યા, જે એવો હોય તે સાધુ ના કહેવાય, જે એવો હોય પોતાને કાપી નાખ્યું, અને જે એવો હોય એ બે જેવો હોય તેને સાધુ ના કહેવાય. પછી મુક્તાન સાંઈ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદ્ગીતાનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેને કહીને તે ભગવાનના ભક્ત પર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શું ઉપાય છે? મુક્તાન સાંઈ પૂછ્યું, મહારાજ જે ભગવાનનો ભક્ત હોય, ભગવાન ભક્ત હોય, તેને રીસની આટી કોઈ આ પ્રકારની આટી બંધાય જ નહીં. ભગવાનનો ભક્ત હોય તો, ભક્ત ના હોય તો બધી ગડબડ સડબડ ચાલે. જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદ્ગીતાના હૈયામાં અવગુણ આવતો હોય, આવે સહેજ. હા, દેહનો ભાવ છે અને જ્યાં પોતા ઉપર આવે, પોતે નીચે રેલો આવે ત્યારે તે વખતે ગમે હોય, મોટો હોય નાનો હોય, પણ એનો અવગુણ આવે જ. તો મુક્તાને સીધી વાત પૂછી લીધી કે અવગુણ તો આવવાનો જ છે, પણ એનો ઉપાય બતાવો કે અવગુણ ટાળવાનો ઉપાય શું છે. આપે બધા વિચારવા જેવું છે આ પ્રશ્ન. સાધુ હોય, ગ્રસ્ત હોય, બધા, કેમ કે આવું ચાલતું જ હોય, નાની મોટી આટીઓ પડતી જ હોય. જે કોઈને આટી ના પડે અથવા અવગુણ આવે, આટી ના પડે પણ અવગુણ રહેતું હોય, ટૂચ ટૂચ ટૂચ 15 કિલોમીટર સ્પીડે પવન વાતો હોય, એની જેમ અવગુણ આયા જ કરે, અને એમાં જેની સાથે વ્યવહાર પડે તેની સાથે આટી પડે, પડવાનો સંભવ ખરો. હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદ્ગીતાનો હૈયામાં અવગુણ આવતો હોય, આવો ના જોઈએ પણ આવતો હોય, મુક્તાન સાંઈ પૂછી જ લીધું બધું. અને તેને કહીને તે ભગવાનના ભક્તો પર રીસ ચડતી હોય. રીસ એ તો બહુ ખરાબ કહેવાય. અવગુણ આવે બરાબર છે, પણ રીસ ચડતી હોય, રીસ ચડતી હોય તો એને મનમાં સતત એ ભાવ ચાલ્યા જ કરે તો તે અવગુણ ટાળવાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં, અને ભગવાન ભક્તો પર રીસની આટી બંધાય જ નહીં. આ ભક્તની વાત છે. અભક્ત હોય અથવા તો કાચો પોચો ભક્ત હોય તેને બધું આ ચાલ્યા જ કરે. પાકો હોય તો એને મહારાજ કહે કોઈ દિવસ રીસની આટી બંધાય જ નહીં અને એને અવગુણ આવે જ નહીં. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, હૈયામાં હૃદયમાં ભગવાનની ભક્તિ, ઉપરથી મારા કરે ના કરે એ વસ્તુ જુદી છે, પણ હૈયામાં હૃદયની અંદર આ જે ખરેખર ભગવાનનો ભક્ત હોય એના આ લક્ષણ છે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાન ભક્તો રીસની આટી બંધાય નહીં. એ બધું તંત્ર બાજુમાં મૂકીને એને તો ભગવાનની ભક્તિ છે, ભગવાનની ભક્તિ હોય તો, ભગવાનની ભક્તિ ના હોય તો ગડબડ સડબડ ચાલ્યા કરે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય, હરી અને ભગવાનનો મહિમા જાણતો હોય, મહિમા જાણવામાં એક ખામી હોય તો આ બધી ધામધૂમ ચાલે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગણ આવે નહીં. એટલે આપણી બધી આ કાચપ દેખાઈ આવે, જે ભગવાનનો મહિમા હોય, ખરેખરો મહિમા જોવા કહેવા પૂરતું નહીં, એટલે દેખાવ નહીં, ખરેખર અંતરમાં મહિમા હોય તો આ પરિણામ, દિવ્ય પરિણામ આવે. જેના અહીંયા ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં. એક તો પહેલાં અવગુણ આવે નહીં, અને રીસની આંટી તો બંધાય જ નહીં, એટલે હદ સુધી તો જાય જ નહીં કે એને સતત વિચાર અને એ વ્યક્તિને જોઈએ એ વ્યક્તિને જોવે તો એને રીસની આંટી બંધાય જ, એને રીસ ચડ્યા જ કરે. એકવાર તો થઈ ગયું, પણ જ્યારે જ્યારે જુએ અને એને રીસની આંટી બંધાય જ નહીં, એટલે રીસની આંટી બંધાય જ, અને જ્યારે જ્યારે જુએ ત્યારે તે રીસની આંટી ખરેખર એના માટે એ વ્યક્તિ કઈ કક્ષાનો છે એ જુએ નહીં, મોટો હોય નાનો હોય, ભાઈ ભાઈ ગમે હોય, પણ એની રીસની આંટી જો ભગવાનનો મહિમા હોય, ખરેખર સાચો મહિમા હોય તો એને આ પરિણામ આવે જ નહીં, રીસની આંટી બંધાય જ નહીં અને અવગુણ આવે જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યું છે, આ ગોપીઓની ચરણરજના અધિકારી એવા જે વૃંદાવન વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને છે, હું પણ કોઈક થાવ. કેટલો દાસભાવ, વ્યક્તિ તરીકે નહીં અને પણ લતા તથા તૃણ તથા ગુચ્છ જ્યાં ગોપીઓની ચરણરજ ઉડતી હોય અને એ લતા તથા તૃણ તથા ગુચ્છ એવા બધી હોય તેના પર ચરણરજ પડતી હોય, તો બુદ્ધજી એવું માગ્યું કે એમ મારે પણ કોઈ તૃણ તથા ગુચ્છ તથા લતા એવો મારે થવું છે. યોગીબાપા કહેતા કે આવું કેમ માગ્યું, મા વ્યક્તિ હોય માણસ હોય ને એને અવગુણ આવે જ, એને રહેવાય જ નહીં, ટૂસ ટૂસ ટૂસ કંઈક ચાલતું હોય, એટલે તૃણ તથા ગુચ્છ માગી લીધું, એટલે પ્રશ્ન જ નહીં, બુદ્ધિ આવે જ, આડી આવે જ નહીં, અને નિરાતે અને ચરણ માથે ચડાવે. એ કેટલું બધું દાસપણ, કેટલું કેટલી દીનતા. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમા તો એમ વર માગ્યો છે, જો આપણે આ જ માગવાનું છે, આ બધા ભક્તો બધા છે એની ચરણ માથે ચડાવી, આપણે મોટા થવાન નથી, બધાની ચરણ માથે ચડાવી. ખરેખર આ ભક્તો હોય અને ઉદ્ધવજી જેવા ભક્તો હોય તે આવી રીતે અરસપરસ મહિમા સમજવો. આ ગોપીઓની ચરણના અધિકારી એવા જે વૃંદાવન વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને છે, હું પણ કોઈક થાવ. અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવન વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવ બીજી આગળ અતિ મોટા ભાગ્યવારક છે, ત્યાં ભગવાન જે વાસ એની આજુબાજુ બધા શ્રી કૃષ્ણ ભગવાનને વૃંદાવનને વિશે વૃક્ષ તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહે છે. અને આ જે એને કંઈ જ્ઞાન નથી આ મૃગલાને અને બીજા બધા પશુ પક્ષી કોઈ જ્ઞાન નથી, પણ તો એ બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા કે બળદેવજી તમે તમારા કરતાં આ બધા મોટા ભાગ્યવાળા છે. અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ પાસે ભગવાન પાસે એમ વર માગ્યો છે, હે પ્રભુ આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મ વિશે હું જે તે તમારા દાસને છે રહીને તમારા ચરણને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. હવે આ મહિમાની વાત છે, જે ભગવાનનો મહિમા હોય ને, ભગવાન મહિમા હોય બીજું કાંઈ નહીં, પણ ભગવાન મહિમા હોય તો આ બધું પરિણામ આવે જ. દાસપણ કેટલું દાસપણ હોય કે બ્રહ્માએ માગ્યું, બ્રહ્માએ વરદાન માગ્યું કે આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે, આ જન્મ વિશે અથવા પશુ પક્ષીના જન્મ વિશે હું જે તમારા દાસને રહીને તમારા ચરણાર્વિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. કેવળ મહિમાની જ વાત, અવગુણ જરાક પણ આવે તો બધું કેન્સલ, ગોટાળો થઈ જાય. ખાલી મહિમા અને ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમાને લીધે આ બધું સુંદર પરિણામ આવ્યું અને બધા બધે દિવ્યતા દિવ્યતા પ્રસરી ગઈ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે, ભગવાનના ભક્તનો, પછી મારે એ ભગવાનના સંબંધ વાળા ભગવાનના ભક્ત એનો મહિમા સમજે. હવે તો ભગવાનની વાત ઉપર ગઈ, પણ ભગવાનના ભક્તનો મહિમા સમજે. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે તો તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. જો આપણે હરિભક્ત મહારાજે ઉપદેશ આપ્યો એ આપણા માથે લેવાનું છે. આપણે કોઈ ક્યાંય કંઈ રીસની આંટી બંધાય, અવગુણ આવતો હોય અને એ ભગવાન ભક્તને આવો મહિમા હોય ને, એને કોઈ દિવસ મારા કે ભગવાન પણ કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન, તેનો જે ભક્ત, તેને વિશે જે કોઈ અલ્પ દોષ હોય તે મહિમાને સમજનારી દ્રષ્ટિમાં આવે જ નહીં, ગણતી જ માની આવે જ નહીં. અને કેવળ મહિમા મહિમા મહિમા, એટલે કંઈ દોષ દેખાતો હોય એ પણ તળાઈ જાય ભેગો મહિમાની ભેગા, અને કાંઈ ઊભો ના રહે. તો જો ભગવાન હવે અને મહારાજ જો આપણે આજે જ વાક્ય કહ્યું કે ભગવાન ભક્તથી કોઈ મોટી પદવી નથી, ભગવાનનો ભક્ત હોય તેથી ઊંચી કોઈ મોટી પદવી નથી. એટલે ખરેખર ભગવાનનો ભક્ત થો તો ભક્તમાં તમારે એટલી શાંતિ રહે તમારા હૃદયમાં કે ના પૂછો વાત, શાંતિ અને સત્સંગ બધું દિવ્ય લાગે. અને જ્યાં જાય ત્યાં સત્સંગની વાત સાંભળે એકદમ એને લાગે અને સત્સંગ કરવાનું મન થાય. આ અને ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાન નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ના લે તેમાં શું કહેવું? જો આ પશુ પક્ષીને આટલું મહિમા કહ્યો, ભગવાનનો સંબંધ પામ્યા તો એનો મહિમા, તો જે ભગવાનનો ભક્ત હોય અને વર્તમાન પાળતો હોય, નિયમ પાળતો હોય અને ખરેખર બધા, તો એને દેવતુલ્ય જાણવું એમાં શું નવાઈ છે? ભગવાનનો ભક્ત પણ આપણને જે યોગીઓ આપણા એકવાર વડતાલ હતા અને ગોમતી કાંઠે ત્યાં એક આંબો વૃક્ષ હતો, તો પ્રદિક્ષિણા ફરતા હતા. એ પછી આંબો તો પડી ગયો પણ ત્યાં ઓટો છે એની પ્રદિક્ષિણા ફરતા હતા. ત્યારે યોગીઓ આપણે કહ્યું કે જો ભગવાનના ભક્ત આપણે જે આટો ફરીએ છીએ, ફેરા ફરીએ છીએ, કેટલો દીવ ભાવ હોય, પણ એક હરિભક્તને કહે કે એને ચા પાવા લઈ જાઓ, માથું ખંજર આવા ભેગા ફરતા હોય, ખાવા પીવા જ ફરતા હોય, બીજું કોઈ વાત નહીં. અવગુણની શરૂઆત થઈ જાય અને અવગુણ જાત જાતનો અવગુણ લીધે રાખે. હવે ભગવાનનો ભક્ત જો યોગ્ય સરસ દ્રષ્ટાંત આપે, પ્રત્યક્ષ હોય ને એનો મહિમા ના હોય, તમારે પરોક્ષમાં જાય ઢૂંકડું અને વેગડું, ઢૂંકડું એટલે પાસે અને વેગડું એટલે દૂર, એટલે ભગવાનના ભક્તનો મહિમા પાસે હોય તો ના સમજાય, દૂર હોય તો એમાં કંઈ ઘસાવાની વાત નથી, કંઈ લેવા દેવા નથી, એટલે મહિમા રહે જ. અને પાસે હોય તો એ કંઈ માગે કરે, એની સેવા ચાકરી કરવી પડે, એટલે અવગુણ આવે છે. હવે તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાન નામ સ્મરણ કરતા હોય, જે આપણે બધા કરીએ જ છીએ, ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ના લે તેમાં શું કહેવું? મહિમાની વાત, એમાં જરાય અવગુણ આવે તો બધું ખેલ બગડે, બધું જ. માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાતે વેર ન બંધાય, અને જે મહાત્મા ન સમજે તે તો ભગવાનના ભક્ત સંગાતે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય, ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો. વિમુખ કહ્યું એટલે અડધો વિમુખ કહ્યું એટલે જતે દિવસે આખો વિમુખ થશે, અને જે અડધો સત્સંગી છે તે જતે દિવસે આખો સત્સંગી થશે. એ વાત તો આ મારા જે આ વાત કરી જે આ વિમુખની, તો જો આપણે એમાં ના પડીએ, આ વ્યાખ્યામાં આપણે લાગુ ના પડે એ ધ્યાન કરવાનું. તો જે સત્સંગમાં, સત્સંગ કેટલો મોટો છે, સત્સંગ યોગી મહારાજ શ્રીજી મહારાજે વાત કરી કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં ખાલી પૃથ્વી લોકમાં

ખરા ભક્ત થો અને આ સત્સંગી થાય ખરેખરા ભક્ત. કંઈ લૂચો પોચો ખાચ ના રહે એ આપણે વિચાર, કેવળ શુદ્ધ ભગવાનના ભક્તનું. અને શ્રીજી મારી તો વાત કરી, કાંઈ ના જાણતો હોય, મારી સેવા ન કરતો હોય, પર્સનલ સેવા ન કરતો હોય, પણ જો ભગવાનના ભક્તનો મહિમા સમજતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનું છું. એટલે ભગવાનના ભક્તનો મહિમા જ કેવું ગાવું સાંભળવું. અને અવગુણની વાત તો રખે આપ, એ બધું બગાડે તો જીવન બગાડે ત્યાં સુધી થઈ જાય. અવગુણની વાત ઘૂસી તો આપણું જીવન બગડે. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અડધો વિમુખ જાણવો. સત્સંગી છે, બહારનું માણસ નથી. સત્સંગી છે, હરે છે, ફરે છે, સત્સંગમાં બધું કરે, પણ તોય મારે કે આવો મહિમા ન જાણતો હોય, ભગવાન ભગવાન ભક્તનો મહિમા ન જાણતો હોય, તેને અડધો વિમુખ જાણવો. તો આપણે આ વ્યાખ્યામાં ના સમાઈ જઈએ અને ભગવાન ખરેખર ભક્ત થઈએ એ વાત રાખીએ. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણો. એટલે મહિમાની વાત, મહિમા મહિમા મહિમા. જો હમણે પ્રાર્થનામાં પ્રાર્થનામાં પણ ભગવાન ભક્ત હોય એનો મહિમા સમજવાની વાત આવી, તો આપણે આ મહિમા સમજીએ તો જ સત્સંગી કહેવાય. મહિમા ના હોય તો સત્સંગીને વ્યાખ્યામાં કંઈ આગું પાછું થયા જ કરે. તો એવું એવી ખોટ ના આવે. શ્રીજીમાં જ ભગવાન મળ્યા, એક ભગવાન મળવાના જ નહોતા તો એ મળ્યા. એમના સંકલ્પથી આ બ્રહ્માંડમાં આવ્યા અને બધી લીલા વિસ્તારી અને એમને ચૈત્યગાન કરણ મોકો મળ્યો. એ તો આ બધું કાંઈ ન થાય. એટલે આવા ભગવાન આટલું બધી ઊંચાઈ ઉપર છે અને તો આપણી ભેગા ભર્યા, આપણે ખરડાયેલા એની ભેગા ભર્યા, એમનું કેટલું કષ્ટ પડતું હશે, પણ તો એને ભગવાને ચિંતા ના કરી અને આપણને આ લાભ આપ્યો. તો આપણે પણ સામે એવું વર્તન રાખવું જેને ભગવાનને જે ભગવાનને ગમે એવું વર્તન રાખવું. કીર્તનમાં પણ આવું ભગવાનની વાત આવી, જે જગદીશને જે ના ગમે તે ના જ કરવું, એવી વાત આવી. એટલે ટૂંકમાં આ સત્સંગમાં પગ મૂક્યો તેને મહિમા મહિમા મહિમા એ જ રાખવું, બીજું બધું ત્યાગ કરી દઉં. ઇતિ વચનામૃતમ એ રીતે કાળિયાનું નવમો વચનામૃત થયું.

આપણે સુવર્ણ દાન કરીએ છીએ એના બદલામાં મહારાજ આપણને 100 ટચનું સોનું કરી દે, અંતરમાંથી બધા ભરવાડ કાઢી મૂકે અને શુદ્ધ કરીને આપણે ભગવાનની ભક્તિ કરીએ એવા બનાવે. ભગવાન કેટલા સસ્તા થયા છે, સસ્તા છે નહીં એ સસ્તા થયા છે. આપણે વાળા

ઓક્શન હોય ને, તો 1 લાખ રૂપિયાની વસ્તુ 5 હજારમાં મળી જાય, એનાથી પણ પર. એટલે આ ભગવાનને તોલવામાં ક્યાં આપણે પત્તો પડે. પણ ભગવાન એટલા સસ્તા થયા, બન્યા, આપણને લાભ આપ્યો, એટલે એ લાભ લઈ લેવાનો ખરેખર. અને જેવા કીર્તનમાં આવ્યું, તન મન ધન બધું અર્પણ કરીએ તો એ પત્તો ના પડે. પણ એટલા સસ્તા થયા છે. એટલે આપણે ટૂંકમાં, જો ભગવાન ચોખા એવા નથી, તોલા એવા નથી, પણ અનંત કોટી બ્રહ્માંડને તોલો તમે, ભગવાન એવા છે. પણ છતાંય ભક્ત, ભક્તનો ભાવ જોઈને એમને બીજો કાંઈ જોઈતું નથી. ભક્તનો ભાવ હોય અને ભાવથી પ્રીતિપૂર્વક આ સુવર્ણ દાન કરીએ તો એનો વળતર જ નથી, અનંત ગણું વળતર આપણને મળે. વળતર એ જોઈતું નથી, ભગવાન રાજી થાય એમ આપણી ભાવના છે. વળતર તો 1 રૂપિયો આપે તો 1 કિલો ઘઉં મળે, એ વળતર કહે. વળતર નહીં, એનાથી આગે રાજીપો. રાજીપાનો કોઈ મૂલ નથી. એટલે અને આ મોટા રાજા મહારાજાઓ 1 શ્લોક બનાવી આપે તો ગામોના ગામ આપી દે. તો ભગવાન તો શું ના આપે. એટલે પણ આપણે જે કંઈ કરીએ, હમણાં કહ્યું ને, અનંત ગણું વળતર, 1 ગણું પુણ્ય, ઘણું દાન, 1 ગણું દાન, અનંત ગણું પુણ્ય. તે પુણ્ય જાય છે ક્યાં? આપણે કોરા ને કોરા લુખા ને લુખા જાય છે. એ ખાતા પાડ્યા છે ભગવાને, એમાં મોક્ષના ખાતે બધું જમે થાય છે. આ લોકની વસ્તુ મળે કે ના મળે એ બધું ઠીક છે. 5 હજાર આપો તો 50 હજાર મળે, એવું વળતર નહીં. મોક્ષ કોઈ ના આપી શકે. મોક્ષ મારા સ્વામી સિવાય કોઈની તાકાત નથી મોક્ષ આપવાની. તો એ ખાતે જમે થાય છે આપણને. એટલે એના ભાગ્યનો તો પાર જ નથી. આપણે બધા તોલાઈ જઈએ, ભગવાનને તોલવા જતા આપણે તોલાઈ જઈએ, એવી વાત છે. એટલે આપણે આ વિશ્વાસ રાખવાનો, વિશ્વાસથી આ બધું કામ થાય. પણ જરાય શંકા થાય, બધું આખું 10 માળનું મકાન ગબડી પડે એવું થાય. વિશ્વ બધું આ જે મહારાજજી કહે છે, દાનનું વળતર, મોક્ષ ને આ બધું, એ બધું સાચું છે. બધું જ આપણને સમજાય કે ના સમજાય વસ્તુ જુદી છે, પણ બધી વસ્તુ સાચી છે. એટલે આપણે બસ સુવર્ણ દાન કરીને ભગવાનનો રાજીપો, રાજ્યમાં બધું આવી જાય, મોક્ષ આવી જાય, બીજું બધું બધું આવી જાય, એમનો રાજીપો થાય, અક્ષરધામ આવી જાય, બધું.
એટલે આપણે એમને રાજી કરવા ઉપર તન રાખીએ. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। जो दैहिक सुख ने लेश मात्र कदी इच्छता नहीं, दे तो छे पन एना सुख ने इच्छता नहीं, दैहिक सुख ने इच्छता नहीं। माधो साजो गम्मे होय दैहिक सुख ने कदी इच्छता नहीं। જેને દેહ સંબંધી વિચાર જ ટળી ગયો છે, દેહ સંબંધી વિચાર ટળી ગયો છે, કોઈ અપમાન કરે તો તે દેહને છે એમ માનતા થકા હર્ષ પામે છે, તો યોગી અપાની વાત છે। એમ સ્વામી કહે કે કોઈ મને વળે ટોકે બહુ ગમે, આટલા બધા કોઈને ગમે તો યોગી આવે કે મને કોઈ વડે ટોકે બહુ ગમે, કોઈ સન્માન કરે તો મનમાં ગ્લાની શોક પામે છે, આપે સાવ ઊંધું છે, કોઈ વખાણ કરે આપે ફૂલાઈ જાય, અને શોક કરે અરે અપમાન કરે ટોકે વળે તે આનંદ પામે યોગી આપ। કોઈ સન્માન કરે તો મનમાં ગ્લાની શોક પામે છે, એમનું સાનિધ્ય મળે એ સાક્ષાત ભગવાનનું સાનિધ્ય માનવું। આવા સંત મળે એનું સાનિધ્ય મળે સાક્ષાત ભગવાનનું સાનિધ્ય માનવું। જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, દૈહિક સુખની, જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની છે, ભગવાનનું સુખ, સંસારનું સુખ નહીં, તો જેને ભગવાનનું સુખ અપાર સુખ, સુખ નહીં અપાર સુખ, માપ વિનાનું, લિમિટલેસ, જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સાચા સંતનો સત્સંગ કરવો। હા, અને સાચા સંતનો સમાગમ કરવા ગલ્લા તલ્લા થાય છે, છટકબારી થાય છે, પણ બધું એ છે ટોપમાં ટોપ વસ્તુ જો, એટલે આપણી વાત નથી, આ પરોક્ષમાં જે ઋષિ મુનિઓએ તપ કરવા ગયા હિમાલય કર્યું, દેહનું સુખ તો કાંઈ પડી જ નથી, ભગવાનનું સુખ પણ એમને પ્રાપ્ત થયું નહીં। પછી મહારાજ આવ્યા તો મહારાજ બધા આવ્યા હશે, જે 900,000 ઋષિ તપ કરતા હતા બધા મહારાજા, એટલે જેટલા મુમુક્ષુ બધા, અને શ્રીજી મહારાજે પણ વન વિચરણ કર્યું, એમાં બધા ખૂણે ખૂણે ત્યાં શોધી કાઢ્યા મુમુક્ષુને। જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સાચા સંતનો સત્સંગ કરવો। સુખ સંકાદિક નારદ જેવા સંત, સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, જો એ તો મનુષ્ય જેવા જ હોય, કંઈ પાછા ચક્ર ફરે નહીં। યોગી આપા પ્રમુખ સાહેબ મારે કંઈ ચક્ર ફરતું નહોતું, આપણે ચક્ર ફરતું હતું, તો એ જાય ના જતા એટલે, અને પૂર્વે સુખ સંકાદિક હશે એને કંઈ ચક્ર ફરતું હતું, એ તો આ ડિવિનિટી બતાવવા માટે આ બધે કરે, પણ વાસ્તવિકમાં એવું કંઈ મનુષ્ય જેવા જ હોય, હોય શકે અનંત સૂર્યનું તેજ રુવાડે રુવાડે હોય,
પણ એ બધું ઢાંકીને બધું કહીને આવે એટલે આપણે ગોથા ખાઈએ. આપણે ઓલા સુખ સંકાદિક પાછળ ચક્ર જોઈને અને આમાં જોઈએ મેળ ના પડે. સુખ સંકાદિક નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે. આપણા જેવા જ હોય પણ એમાં પ્રતીતિ આવે. એટલે અમુક લક્ષણ તો હોય, ના હોય એવું નહીં, પણ એ મુમુક્ષુ એને ખબર પડે, બીજાને ખબર ના પડે કે આવા લક્ષણ છે. પછી પ્રથમ તેની સાથે અતિ દૃઢ પ્રીતિ આત્મબુદ્ધિ કરે. પહેલું અથવા છેલ્લું આ જ ઉપાય છે. પહેલાંથી જેને પ્રતીતિ આવી ગઈ અને પછી પ્રથમ તેની સાથે અતિ દૃઢ પ્રીતિ કરે, આત્મબુદ્ધિ કરે, તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે. વચન માને ના માને હવે હિતકારી માની. હવે ડૉક્ટર પાસે જઈએ, એ ડૉક્ટર આપણને જે વાત કરે એ આપણે માની લઈએ અને બધી દવા દારૂ કરીએ. તો ભગવાન સાચા સંત હોય એમનામાં પ્રતીતિ આવે, અતિ દૃઢ પ્રીતિ કરે, પછી એ વચન કહે અને હિતકારી માને. આ એક મોટું વચન પારે છે, હિતકારી ના માને. મે બી મે નોટ બી એવું એવું દૂધ અહીં નહીં. ખાસ બીજાની વાત તો જુદી છે, પણ આ ગુણાતિસંતની વાત પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ વગેરે એમના વચન તો દૃઢ પ્રીતિ, એ વચનરૂપ થઈ જાય. એવું સુખ સંકાદિક નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, પછી પ્રથમ તેની સાથે અતિ દૃઢ પ્રીતિ આત્મબુદ્ધિ કરે, તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે. પછી હિતકારી તો માને પણ તે મુજબ વર્તાય નહીં. આ સ્વામી કહે છે બધું સાચું પણ આપણાથી થાય નહીં. સ્વામી કહે બધું સાચું પણ આપણાથી થાય નહીં, એ તો સ્વામીનું જ કામ. તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે, બીજો સ્વાર્થ રાખે નહીં. પછી આપણું જે બંગલા થઈ જાય, મોટર થઈ જાય, નોકરી થઈ જાય, એ સ્વાર્થ રાખે નહીં. કોઈ દૈહિક પદાર્થના માટે કોઈ સ્વાર્થ રાખે નહીં. તમે જે રાજીપો લખે છે એ જ આપણે એ જ કરવાનું, બીજું કાંઈ નહીં. તમને રાજી કરો એ. સંતને પરમ પરમાર્થી માને. આમાં આટલો બધો વિશ્વાસ હોય તો કામ થાય. એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દિન આધીનપણે નમતો રહે અને પોતાના માટે આવું માને. એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ એટલે એમને આવી રીતે માને અને સાથોસાથ પોતાને સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને
बुद्धि बहु आड़ी आए बहु एक बार बुद्धि वापरवी संत ने ओरखवा माटे पछी तारू मरी गयो पछी एनो उपयोग ना करो जो जराक उपयोग करे ने अब बधुं काम बगड़े તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દીનાધીનપણે નમતો રહે દીનાધીનપણે નમતો રહે એ વાત જો મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય હવે તો આપણે જિંદગીમાં એ સાંભળી નથી શું છે એકાંતિક ધર્મ ભગવાન જાણ હવે એટલે બહુ દુર્લભ છે પણ આ વ્યક્તિ છે દિનમાં 5 વાર એકાંતિક ધર્મની વાત સાંભળે અને નિરંતર ધ્યાન કરતો હોય એટલે આ જે વાત સાંભળી હોય એનું મનન ચિંતન કરે ગ્રંથ કંઠે કરતો હોય આ બધા ગ્રંથો કંઠે કરતો હોય વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય હવે એકાંતિક ધમની જ વાત એ સંબંધી બધું રામદાસ ને મુક્તમુનિ જ્યાં મોટા સંતનો સમાગમ હોય હવે શું બાકી રહે મુક્તાન સ્વામી રામદાસ સ્વામી જેવા સમાગમ હોય કાંઈ બાકી રહે નહીં પરંતુ તે જો સંતો હરિભક્તોને નમતો ના હોય આટલું જ આટલું બધું કરતો હોય આટલું બધું કરતો હોય પણ હરિભક્તો સંતો બધા તમે બધા બધા પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે બાપ કેટલું બધું આટલી હાઈટવાળો હોય પણ નમતો ના હોય હરિભક્તો સંતોને સત્સંગમાં રહેતો થકો બહાર નહીં સત્સંગ રહેતો થકો અસુર છે અસુર એટલે લોએસ્ટ એકદમ લોએસ્ટ સ્પિરિચ્યુઆલિટીમાં લોએસ્ટ કહેવાય તો એની સાથે મારી ગયું નમતો ના હોય પતી ગઈ વાત અને નમે છે એની વાત કરે છે જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ સત્સંગમાં નમ્રતા દાસનો દાસ બીજાનો મહિમા સમજો આ બધી વાત એ જ આવે છે તો મહારાજે કહ્યું કે સંતને હરિજન નમતો ના હોય તે સત્સંગમાં રહેતો તો કોઈ અસુર છે અને પછી વાત કરી જે નમતો રહે છે બધાને

જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ કરી શકતું નથી. આ બધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું હોય પણ ગમે ત્યાં છોડીને જતા રહે, પણ નમતો રહે એને વરે છે, એને એના વશતા બી વર્તે. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. હલો આ મટન થઈને દિનમાં એકાદી ઘણી વાત બધી કરતો, બધું મુક્તાન સ્વાઈને રામદાસ જોઈને સમાગમ હોય, બધું કેટલું બધું કહી દે, પણ નમતો ના હોય આઉટ. તત્વજ્ઞાનની વાતો છે બધી નમ્ર હરિજને વરે, અને બધું જ્ઞાન જે રહસ્ય સાર એ બધું નમ્ર હરિજને વરે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. હોય નહીં એમ દેખાડે નહીં, પણ એમાં આવી ગયું બધું. જેને જે કરોડોપતિ હોય બધું આવી ગયું, એમાં શું બધું ગમે એને, દેહમાં રોગ હોય કેન્સર હોય બધું હોય, પણ કરોડોપતિ હોય તો બધું આવી ગયું કહેવાય. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. બધું જ આવી ગયું નમવામાં, સાચા ભાવથી નમે. અને નમવામાં એવું કાંઈ નથી કે પગે લાગીને ચરણ ઘસીને આમ ચર, એવું કાંઈ મનમાં ભાવના. તેણે મોટા સંતો અને મોટા હરિભક્તોનું સમાગમ કરો એમ જાણવું. બધું જ થઈ ગયું, આટલું લિસ્ટ નમે છે અને બધું આ લિસ્ટ થઈ ગયા. મૂળ તો તત્વજ્ઞાન વરે છે, બીજા બધા ગમે એટલા પારંગત હોય, એક એક શબ્દના હજાર અર્થ કરતો હોય એને ન વરે. અને નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી, તો આપણે શું કરવાનું છે? એક પણ દોષ રહેતો નથી નમે. એટલે મહારાજ સ્વામીની ઉપાસના હોય એ તો મૂળ છે આજ્ઞા ઉપર, અને પછી આ બધું નમવાની વાત છે. નહીં તો એમ તો નમી શકાય જ નહીં, મહારાજ સ્વામીની ઉપાસના વગર નમી જ નહીં, એ ખોટી વાત છે. ગમે હોય સૂક્ષ્મ સૂક્ષ્મ અંદર અંદર નિર્માની પણ અનુમાન હોય, એ બધું સબ ગુણ પૂર્ણ પૂર્ણ વિવેકી ગુણ કો માન ન હોય, એ બધું બહુ મૂળ ઊંડું છે મૂળ. એટલે મહારાજ સ્વામીની ઉપાસના હોય આત્મા ગયા થર્ડ ઉપાસના એને આ બધું આસિત થાય. પણ એમાં એ મહારાજ કહ્યું કે એકાંતિક ધમની વાતો કરતો હોય, રામદાસ જેવાનો સમાગમ હોય બધું, પણ તો એ સત્સંગમાં રહેતો થકો, બહાર નહીં સત્સંગ રહેતો થકો અસુર છે. એટલે આપણે પોઝિટિવ લેવું, નમવું, નિર્માની રહેવું, બીજાનો મહિમા સમજવો, અને દાસના દાસ રહેવું, આ બધા આ બધા મૂલ્યો છે એ રાખવા દ્રઢ કરવા. એનું ઈચ્છવું કે મારામાં આવે, ના હોય તો મારામાં આવે. બીજું બધું કોઈ વાત સત્સંગમાં બીજી બધી કોઈ વાત ટકે નહીં. દેશોમાં સંસારી સુખ એ તો

0: જરૂરિયાત પડી, અને જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો મિલજો રે મિથ્યા પંચવિષયની, એટલે ભગવાનને વિષયને ફાવે નહીં, એ ઊભે બને નહીં. એટલે આપણે આજ્ઞા કરી છે, આજ્ઞામાં રહીએ તો બધું આવી જાય. આજ્ઞા વિષય આપણે ભોગીએ ભોગવીએ કરીએ, પણ તો આજ્ઞાથી આજ્ઞામાં રહીને કરે તો નિર્સ્વાદી નિર્માણ બધું આવી જાય. એટલે મહારાજ સ્વામી મુખ્ય છે, એ આપણને પ્રાપ્ત થયા છે, બહુ મોટું કામ થયું છે અને માપ અપાર. એટલે આ તમને આપણે કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું વસ્તુ મળી છે. મહારાજ સ્વામી શ્રીજી મહારાજ અનંત અનંત જન્મથી આપણે કોઈ દિવસ ભેટો થયો નથી, અને આ મહારાજ પધાર્યા અને સ્વામી અને સત્પુરુષ એને બધા એની પ્રાપ્તિ બહુ મોટી છે. આપણે જેવું તેવું માનતા નહીં, એટલે એમાં કેફમાં રહું બળમાં રહું, આ લોકની વસ્તુ તો મળે કે ના મળે, અનંત જન્મ ધર્યા છે, કેટલા જન્મ મળ્યું ના મળ્યું, રાજા થયા ઇન્દ્ર થયા એ બધું કોઈ કામનું નથી, પણ આ મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ ભક્ત હોય ગયા.
1: ગુજરાતી ભાષાની અંદર એક પંક્તિ લખવામાં આવેલી છે કે શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે. સૌ પ્રથમવાર આ પંક્તિ જ્યારે સાંભળવા મળી ત્યારે એની અંદર થોડોક અતિશયોક્તિનો ભાવ લાગેલો, કારણ કે આજે એવી બહુ ઓછી શાળાઓ છે કે જેની અંદર તીર્થભૂમિની પવિત્રતાનો મલાજો એ બરાબર જળવાયેલો હોય અને પોતાના વિષયમાં નિષ્ણાત અને વર્ગમાં દિલ દઈને ભણાવતા એવા બહુ ઓછા શિક્ષકો આપણને જોવા મળે છે, જેના મુખની અંદરથી પાનની પિચકારીની જગ્યાએ જ્ઞાન ગંગાની સરવાણીઓ ફૂટતી હોય. આજે આ બંને વાતો આ સંકુલની અંદર આવતા જોવા મળી છે, એથી ઘણો બધો આનંદ અંતરની અંદર થઈ રહ્યો છે. આપ સમા યુવાન કિશોર વિદ્યાર્થીઓને મળતા પણ એક વિશેષ આનંદ થાય છે. આપના જેવા વિદ્યાર્થીઓ માટે દેશના ચિંતકોએ દેશના વિવેચકોએ ઘણા બધા વિશેષણો વાપરેલા છે, પરંતુ યુવાન વિદ્યાર્થી માટે કિશોર વિદ્યાર્થી માટે જો કોઈ પણ એક વિશેષણ વાપરવું હોય તો તે વાપરી શકાય એવું છે કે યુવાન વિદ્યાર્થી એટલે શક્યતાઓનો શિલ્પી. વિશ્વની અંદર જે કઈ શક્યતાઓ પડેલી છે એને સાકાર કરવાનું કૌવત એ આપ સૌના કાંડાની અંદર, એટલે કે યુવાન વિદ્યાર્થીઓના કાંડાની અંદર રહેલું છે. અત્યાર સુધી વિશ્વની અંદર જેટલી ક્રાંતિઓ સર્જાઈ છે, જેટલી ક્રાંતિઓ સર્જાઈ રહેલી છે અને જેટલી ક્રાંતિઓ સર્જાશે એ બધાનું સર્જન એ મોટે ભાગે યુવાનોના હાથની અંદરથી થયેલું છે, થતું રહ્યું છે અને થતું રહેવાનું છે. જે વિચારોના વાવેતર દ્વારા વિશ્વની ફૂલવાડીમાં સમૃદ્ધિ શાંતિ અને સફળતાના ફળો લચી રહેલા છે, એ વિચારોનું વાવેતર પણ આપ જેવા યુવાન વિદ્યાર્થીઓના માનસની અંદરથી થયેલું છે. આ બધી વાતો કરીને યુવાન વિદ્યાર્થીની આપ સર્વની કોઈ મિથ્યા પ્રશંસા કરવાનો હેતુ નથી, પરંતુ આવું કહેવાનું મન એટલા માટે થાય છે કે આવું કરી શકો એવી એક ઉત્તમ અવસ્થા અને વ્યવસ્થા એ આપ સર્વને પ્રાપ્ત થયેલી છે. જે યુવાની આપને મળેલી છે, જે કિશોર અવસ્થા આપને મળેલી છે, આ સમયને જો તમે ઓળખી જશો તો જમાનો તમને ઓળખતો રહેશે એવું કાર્ય તમે કરી શકશો. અને આ સમય જે તમને પ્રાપ્ત થયો છે એને પરખવામાં જો તમે ભૂલ ખાઈ ગયા તો જમાનો તમને ભરખી જવામાં કોઈ ભૂલ નહીં ખાય, એ પણ એટલી જ વાસ્તવિક વાત છે. ધાન્ય અને સમૃદ્ધિથી ભરેલી છે. ઉપનિષદની આ શ્રુતિને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આજના સંદર્ભની અંદર એની અંદર એક આદર્શવાદની કલ્પના લાગે, કારણ કે આજનો યુવાન જ્યારે સ્કૂલમાંથી કે કોલેજની અંદરથી ડિગ્રી લઈને બહાર પડે છે ત્યારે પોતે પેટે પાટા બાંધીને એક મજૂરી કરવા છતાં પણ એ ધન ધાન્ય કે સમૃદ્ધિથી ઘણી વાર વંચિત રહી જાય છે ત્યારે આપણને કેવી રીતે મનાય કે યુવાન માટે પૃથ્વી સમૃદ્ધિથી ભરેલી છે. આજે ભારતની અંદર થઈ શકે એમ છે, એવા સમયની અંદર આપણે કેવી રીતે માની શકીએ કે યુવાન વિદ્યાર્થી માટે આખી પૃથ્વી એ ધનથી ભરેલી છે. પરંતુ જે ઉપનિષદમાં વાત કરવામાં આવેલી છે એ વાત સાચી છે. જો યુવાન વિદ્યાર્થી પોતાની યુવાનીને, પોતાની વિદ્યાર્થી અવસ્થાને સાચા અર્થમાં વિદ્યાર્થી અવસ્થા બનાવે, સાચા અર્થની અંદર યુવાની બનાવે, તો જરૂર એ પોતે આ પૃથ્વીની અંદરથી પાટું મારીને પણ પૈસા પેદા કરી શકે એવી એની અંદર તાકાત પ્રગટતી હોય છે. ઉપનિષદની અંદર આનંદવલ્લીમાં લખવામાં આવ્યું છે કે યુવા સ્યાત સાધુ, યુવા સ્યાત યુવાધ્યાપક, આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ તસ્ય ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણાસ્ય. આવો યુવાન જો બને તો એના માટે સફળતા રાહ જોઈને બેસતી હોય છે, એને સફળતાની રાહ જોવી નથી પડતી. પાંચ લક્ષણ આપણને બતાવ્યા, એ પાંચ લક્ષણ જો આપણા જીવનમાં સિદ્ધ થશે તો ચોક્કસ આપણે જીવનની અંદર સફળતા અને પ્રગતિને પ્રાપ્ત કરી શકીશું. પહેલી વાત એની અંદર આપણને સમજાવવામાં આવી કે યુવા સ્યાત સાધુ, યુવા સ્યાત એટલે કે વિદ્યાર્થી એ પોતે સજ્જન હોવો જોઈએ. સાધુનો અર્થ સજ્જનતાની સાથે છે. યુવાનની અંદર જો સજ્જનતા આવશે તો પછી એના પરાક્રમને કોઈ નહીં રોકી શકે. આ વાત સમજવા માટે માત્ર મહાભારતને એક જ દ્રષ્ટાંત હું આપને આપીશ. મહાભારતની અંદર અર્જુન અને કર્ણ આ બંનેની વાતો આવે છે. આ બંને પાત્રો મહાભારતના એવા છે કે બુદ્ધિની અંદર એકબીજાથી કોઈ ઉતરે એવા નથી. બળની દ્રષ્ટિએ તમે વિચાર કરો તો આ બંનેમાંથી કોઈ પણ એકબીજાથી ઉતરે એવા નથી. બાણ વિદ્યાની દ્રષ્ટિએ તમે અર્જુન અને કર્ણનો વિચાર કરો તો એની અંદર પણ કોનું પલ્લું નમે અને કોનું ઊંચું થાય એ આપણે કહી શકીએ એમ નથી. આત્મવિશ્વાસની દ્રષ્ટિએ તમે જુઓ તો કર્ણની અંદર પણ જબરજસ્ત આત્મવિશ્વાસ હતો. શલ્ય એનો સારથી જ્યારે એને વારંવાર વાતો કરતો કે આપણે આ યુદ્ધની અંદર જીતી શકીએ એમ નથી, જીતી શકીએ એમ નથી, એવા સંજોગોમાં પણ કર્ણ પોતે બોલેલો કે નહીં કર્ણ સમુદ્ભૂતો ભયાર્થમ ઈહ મારીશ વિક્રમાર્થમ અહમ જાતો યશોર્થમ ચ તથૈવ ચ. કર્ણ ક્યારે હારવા માટે આ પૃથ્વી ઉપર જન્મ્યો નથી, એ કાયમ પરાક્રમ બતાવવા માટે અને યશ મેળવવા માટે આ પૃથ્વી ઉપર જન્મ્યો છે. આટલો આત્મવિશ્વાસથી સભર એ કર્ણ હતો. પરંતુ એની અંદર જો સજ્જનતા નહોતી, એની અંદર વૈરભાવ હતો, દ્વેષભાવ હતો, દુર્યોધન જેવા કુસંગી માણસનો એને સંગ હતો, તેનું બળ, એની બુદ્ધિ, એની બાણ વિદ્યા અને એનો આત્મવિશ્વાસ એને કોઈ સફળતા જીવનની અંદર અપાવી શક્યું નહીં. પોતે તો નાશ થઈ ગયો પરંતુ બીજા અનેકનો નાશ એ પોતે કરીને મર્યો. ત્યારે આપણને બીજી બાજુ અર્જુનનો વિચાર આવે કે એની પાસે બળ હતું, બુદ્ધિ હતી, બાણ વિદ્યા હતી, આત્મવિશ્વાસ હતો, પરંતુ સાથે સાથે સમાજ હિતની ભાવના એના અંતરમાં હતી, ભ્રાતૃભાવ એના અંતરની અંદર હતો. તો આના કારણે અર્જુન આજે પણ આપણા માટે પૂજનીય બનેલો છે. એની અંદરથી આજે પણ હજારો યુવાનો પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ઉપનિષદે આપણને સમજાવ્યું કે વિદ્યાર્થી, યુવાન કે કિશોર કેવો હોવો જોઈએ, તેની અંદર પહેલો ગુણ આ સજ્જનતાનો હોવો જોઈએ. બીજી વાત કરી કે યુવા અધ્યાપક, યુવાને અધ્યયનશીલ હોવો જોઈએ, વિદ્યાર્થીએ અધ્યયનશીલ હોવો જોઈએ. આજે યુવાનની અંદરથી વિદ્યાર્થીમાંથી આ વૃત્તિ પણ ચાલી ગયેલી આપણને જોવા મળે છે. જે અધ્યયન વૃત્તિ પહેલાંના સમયની અંદર વિદ્યાર્થીઓમાં હતી એવી આજે આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એને કારણે વિદ્યાર્થી પોતે ડિગ્રી મેળવી હોવા છતાં પણ માર ખાતો આવેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરની અંદર બિરાજમાન હતા. એ વખતે એક 10મા ધોરણનો વિદ્યાર્થી એમની પાસે ગયો, પરીક્ષાનું રિઝલ્ટ આવેલું, એની અંદર પોતે નાપાસ થયેલો. સ્વામીશ્રી એને પૂછે કે તું કેમ નાપાસ થયો? ત્યારે પેલાએ કહ્યું કે સ્વામીશ્રી શું કરું, અપેક્ષિતની અંદરથી કાંઈ પૂછાયું નહીં એટલે હું જવાબો લખી શક્યો નહીં. સ્વામીએ કહ્યું કે અપેક્ષિતમાંથી ન પૂછાયું પરંતુ પાઠ્યપુસ્તકની અંદરથી તો પૂછાયેલું કે નહીં? પણ કે સ્વામી પાઠ્યપુસ્તકો વાંચ્યું જ નહોતું, છેલ્લે ઘડીએ મહેનત કરેલી એટલે અપેક્ષિત વાંચીને જ પરીક્ષાની અંદર ગયેલો. આજે મોટાભાગના વિદ્યાર્થીઓ એ અપેક્ષિતના વિદ્યાર્થી બનેલા છે, પાઠ્યપુસ્તકના વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે. ઇંગ્લિશ ઇન ટુ ડેઝ, રમતા રમતા ગણિત શીખો, આવા પુસ્તકો બહાર પડી રહ્યા છે જે વિદ્યાર્થીની અધ્યયન વૃત્તિને ખલાસ કરી રહેલા છે. પરિણામે વિદ્યા પોતે પ્રાપ્ત કરી શકતો નથી, ડિગ્રી મળે છે પણ એની પાસે એ ડિગ્રીનું જ્ઞાન હોતું નથી અને સફળતા મેળવી શકતો નથી. પહેલાના સમયમાં તમે જુઓ તો આપણા દેશની અંદર એવા તેજસ્વી વિદ્યાર્થીઓ હતા કે જે શિક્ષકોને પણ પડકાર ફેંકી શકતા. સ્વામી રામતીર્થ કરીને એક બહુ તેજસ્વી વિદ્યાર્થી આપણા દેશમાં થઈ ગયા. એ જ્યારે પરીક્ષાની અંદર બેઠેલા, તેમના પેપરમાં 13 પ્રશ્નો પૂછવામાં આવેલા અને ઉપર સૂચના લખેલી કે આન્સર એની 8, આમાંથી કોઈ પણ 8ના તમે જવાબ આપી શકો છો. સ્વામી રામતીર્થે 13 પ્રશ્નોના જવાબ લખ્યા અને પછી પોતાની સપ્લિમેન્ટરી ઉપર રિમાર્ક લખેલી કે ચેક એની 8, તમે કોઈ પણ 8 પ્રશ્નોને તપાસી શકો છો. આ પ્રકારની તેજસ્વીતા એ સ્વામી રામતીર્થની અંદર હતી. શિક્ષકને પોતે પડકાર ફેંકતા કે તમે 13માંથી ગમે તે 8 તપાસો. આજે વિદ્યાર્થીઓ ઓપ્શન માટે હડતાલો પાડી રહ્યા છે કે અમને 100% ઓપ્શન આપો, 50% ઓછું પડે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે જો આવી અધ્યયન વૃત્તિ આપણી અંદર હોય તો કોઈ પણ પ્રકારની પ્રગતિ આપણી અંદર થઈ શકે નહીં. મેથેમેટિક્સના વિષયમાં 300માંથી 298 માર્ક્સ આવેલા, છતાં પણ પોતે ઉદાસ જ્યારે ઘેર આવ્યા ત્યારે એમના માતા પિતાને લાગ્યું કે આ દીકરો જરૂર પરીક્ષાની અંદર નપાસ થઈને આવ્યો લાગે છે. રિઝલ્ટ પૂછ્યું કે કેમ તમારું મોઢું ઉદાસ છે, ત્યારે એમણે વાત કરી કે શું કરું, મારા 2 માર્ક્સ ગણિતની અંદર કપાઈ ગયા અને 298 માર્ક જ હું પ્રાપ્ત કરી શક્યો છું. એ વખતે બીજા કેટલાય વિદ્યાર્થીઓ હતા જે 35 માર્કે પાસ થઈને પાર્ટીઓની અંદર ગયેલા, પરંતુ આ વિદ્યાર્થી એવા હતા કે એને 2 માર્ક કપાયા એની ઉદાસીનતા હતી. તો આવી અધ્યયન વૃત્તિ જ્યારે આપણી અંદર આવશે ત્યારે સફળતા માટે આપણે રાહ નહીં જોવી પડે, સફળતા આપણી રાહ જોતી જોતી આપણી રાહ આપણા ઘેર આવીને નિવાસ કરશે. તો બીજી વાત આપણને આ સમજાવી. ત્રીજી વાત આપણને સમજાવવામાં આવી કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, તે આશાવાન હોવો જોઈએ. કોઈ પણ કાર્ય જે એને સોંપવામાં આવેલું છે એ કાર્ય પોતે કરી શકશે એવી પ્રકારની એક આશા, એક શ્રદ્ધા એના જીવનની અંદર હોવી જોઈએ. કારણ કે આશાવાન માણસ જ એ વિશ્વની અંદર અત્યાર સુધી તમે જુઓ તો કંઈક કરી શક્યો છે. ઇંગ્લેન્ડની અંદર એક વિલિંગડન નામનો બાળક હતો. એ વિલિંગડન તમારા જેટલી ઉંમરનો હતો ત્યારે લંડનના પ્રસિદ્ધ બિગ બેન ટાવરની નીચે એક બગીચાની પાસે બેઠેલો. એ જ્યારે બગીચામાં હતો ત્યારે જ અચાનક આ લંડનના ટાવરની અંદર ઘડિયાળમાં ડંકા પડ્યા અને ડંકાની અંદર એને એવું સંભળાયું કે વિલિંગડન વિલ બી ધ મેયર ઓફ લંડન, કે વિલિંગડન એ પોતે લંડનનો મેયર બનવાનો છે. હવે આ એક સાવ સામાન્ય ગરીબ કુટુંબની અંદર ઉછળતો કિશોર હતો, એની કોઈ શક્યતા પણ હતી નહીં કે પોતે મેયર લંડનનો બની શકે, પરંતુ એના મનની અંદર એક આવી આશાનો સંચાર થયો અને એણે પોતે આશાને જીવંત રાખી એ પ્રમાણે પોતે પ્રયત્ન કરતો રહ્યો અને એક દિવસ એ લંડનના મેયરની ખુરશી ઉપર જઈને બેઠો પણ ખરો. તો જીવનની અંદર આશાઓ જેટલી ભરપૂર હોય એટલું જીવન પણ હર્યુંભર્યું બનતું હોય છે. તો યુવાન વિદ્યાર્થી એ આશાવાન પણ હોવો જોઈએ. ઇટાલીની અંદર મુસોલિની નામનો એક શાસક થઈ ગયો. આ મુસોલિની એક સામાન્ય પોલીસ કરનારો છોકરો હતો. તમારા જેટલી એની ઉંમર હતી ત્યારે સામાન્ય પોલીસ, એવી આ તો બધું સરકારી કામકાજ છે, આની અંદર કે આટલું દિલ દઈને કામ કરવાનું ના હોય, જેમ તેમ થઈ જાય. ત્યારે મુસોલિનીએ કહ્યું કે નહીં, હું બરાબર આને પાલિશ કરીશ, કારણ કે એક દિવસ આ ખુરશી ઉપર મારે બેસવું છે. પેલા મિત્રે એની મશ્કરી કરી કે તું સાવ એક સામાન્ય પોલીસ કરે છે, દિવસના 5 રૂપિયા પણ તને માંડ મળે છે અને તું આ ઇટાલીના સરમુખત્યાર તરીકે ક્યાંથી આવી શકવાનો. પરંતુ આ આશા એના જીવનની અંદર હતી, એણે પ્રયત્ન કર્યો અને આગળ જતા ઇટાલીનો સરમુખત્યાર પણ બન્યો અને આખા યુરોપને એ પોતે ધ્રુજાવી ગયો. ત્યારે આપણને એની પરથી ખ્યાલ આવે છે કે જીવનની અંદર આપણે જેટલી આશાઓને મજબૂત રાખીશું, જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્ય હું કરી શકીશ, આ વિચાર જેટલો આપણા જીવનમાં દ્રઢ હશે એટલી આપણે પ્રગતિ સાધી શકીશું. તમે જીવનની અંદર જુઓ તો કેટલા એવા દ્રષ્ટાંતો આપણને જોવા મળશે કે જેમણે આવી આશાઓ ટકાવી રાખી છે એ લોકો જીવનમાં કંઈક પોતે પ્રાપ્ત કરી શક્યા છે. ભારતની અંદર પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી રામાનુજ થઈ ગયા. એ રામાનુજ પોતે 16 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે 6000 પ્રમેયો એ સિદ્ધ કરી બતાવેલા અને જ્યારે એમની ઉંમર 30 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો ગણિતની અંદર ડાયવર્જન્ટ ફંક્શન, ઇન્ટિગ્રલ ફંક્શન, ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, ટાઇનીમેન સિરીઝ જેવા અનેક ક્ષેત્રોની અંદર એવી અદ્ભુત ફોર્મ્યુલાઓ પોતે આપી ગયા. પરંતુ આ રામાનુજ જન્મજાત ક્ષયના દર્દી હતા. પોતે ધાર્યું હોત તો કાંઈ કરી શકત નહીં, એમનું શરીર
2: પછી મહારાજ બોલે પછી
1: એ આટલું મોટું પ્રદાન એ કરી ગયા ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જેટલી આપણી આશાઓ જીવંત એટલી જ આપણી યુવાની પણ જીવંત હોતી હોય છે. એક અંગ્રેજ ચિંતકે બહુ સુંદર વાત લખી છે કે યુ આર એઝ યંગ એઝ યોર હોપ એન્ડ એઝ ઓલ્ડ એઝ યોર ફિયર. યુ આર એઝ યંગ એઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ યુ આર એઝ ઓલ્ડ એઝ યોર ફિયર. યુ આર એઝ યંગ એઝ યોર હોપ એન્ડ યુ આર એઝ યંગ એઝ ઓલ્ડ એઝ યોર ડાઉટ. તમારા જીવનની અંદર શ્રદ્ધા જેટલી મજબૂત જેટલી જીવંત એટલા તમે યુવાન છો. યુવાનની અંદર પણ જો શ્રદ્ધા ના હોય તે વૃદ્ધ જ છે, અને વૃદ્ધ થયા છતાં પણ જો જીવનમાં શ્રદ્ધા અને આશા ટકાવી રાખી છે તો એ પોતે સદા યુવાન છે. તો આ ઉપનિષદ આપણને સમજાવે છે. બીજી વાત એણે આપણને સમજાવી કે યુવાન કેવો હોવો જોઈએ, તો દ્રઢિષ્ઠ. એ પોતે પુરુષાર્થી હોવો જોઈએ. ખાલી સ્વપ્ન સેવવાથી આશાઓ રાખવાથી કોઈ કાર્ય સિદ્ધ થતા નથી. સ્વપ્ન કોઈ દિવસ સાચા પડતા નથી, અને સાચા કરવા પડતા હોય છે. ડ્રીમ્સ આર નોટ મીન ટુ બી કમ ટ્રુ, દે આર મીન ટુ બી એચીવડ. સ્વપ્ન કોઈ દિવસ એની મેતે સાકાર થતા નથી, એને સાકાર કરવા પડતા હોય છે. ગુજરાતીમાં લખ્યું છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. જે પોતે પરસેવો વહાવે છે એને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. સિંહના મોઢાની અંદર આવીને મૃગલાઓ પડતા નથી. એ સિંહે પણ શિકાર કરવા નીકળવું પડે છે. એમ આપણે પણ જો પુરુષાર્થ ન કરીએ તો એમને એમ કહી આપણી આશાઓ એ સાકાર થતી હોતી નથી. જે લોકોએ જીવનમાં પુરુષાર્થ કર્યો છે એ લોકો જીવનની અંદર સફળતા મેળવી શક્યા છે. લિયોનાર્ડો દ વિન્ચીનું નામ એ તમે કદાચ પાઠ્યપુસ્તકની અંદર ભણ્યા હશો. એ પોતે બહુ મોટા ચિત્રકાર થઈ ગયા. એમણે મોનાલિસા નામનું એક પ્રસિદ્ધ ચિત્ર દોરેલું છે, પરંતુ એની અંદર એમણે 7 વર્ષ સુધી સતત મહેનત કરી ત્યારે પોતે એ ચિત્રને બનાવી શકેલા. એવી જ રીતે ટિશિયન નામનો એક બહુ મોટો ચિત્રકાર એ પશ્ચિમની દુનિયામાં થઈ ગયો, પ્રાપ્ત કરી શક્યા. આપણા ગુજરાતની અંદર નર્મદ થઈ ગયા ત્યારે ગુજરાતીની અંદર શબ્દકોશ તૈયાર કરી શકેલા. તો જે જે લોકોએ કંઈક પુરુષાર્થ કર્યો છે એ લોકો જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શક્યા છે. પ્રોફેસર NM શાહ થઈ ગયા. એમને જ્યારે એમની સિદ્ધિનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતે વાત કરેલી કે તમે ગુજરાતની અંદર પ્રથમ કક્ષાના ગણિતના પ્રાધ્યાપક બની શક્યા એનું કારણ શું. ત્યારે એમણે લખેલું, એમણે કહેલું કે મારી મહેનત આની અંદર કારણભૂત છે. અને કેટલી મહેનત એમને કરેલી, તો 18 અવર્સ ફોર એ ડે ફોર 20 યર્સ, નો સન્ડે, નો હોલીડે, નો વેકેશન. રોજના 18 કલાક સુધી 20 વર્ષ સુધી મેં આ ગણિત પાછળ મહેનત કરેલી છે. એની અંદર કોઈ રવિવાર મેં પાળ્યો નથી, કોઈ તહેવારના દિવસે મેં રજા રાખી નથી, અને કોઈ વેકેશન મેં પાડ્યું નથી. તો જીવનની અંદર જે લોકો કઠિન પુરુષાર્થ કરે છે એને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. જે વિવેકાનંદ સ્વામીની સાથે આપની શાળાનું નામ સંકળાયેલું છે એ ઘણીવાર વાત કરતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે પુરુષાર્થ કરવાની આપણને પ્રેરણા આપી છે કે જ્યાં સુધી આપણું ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવું જોઈએ નહીં. અને જે લોકોએ આવી રીતે લગાતાર પુરુષાર્થ કર્યો છે એ લોકો સામાન્ય હતા છતાં પણ અસામાન્ય બની શક્યા છે. અમેરિકાના પ્રમુખોનો ઇતિહાસ તમે જુઓ તેની અંદર આ સમજાવ્યું. અને છેલ્લી વાત એણે કરી કે યુવાન વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, તો એની અંદર લખ્યું કે બલિષ્ઠ, બળવાન હોવો જોઈએ. બળવાન એટલે કોઈકને હાડકા ભાંગી નાખે એવો બળવાન નહીં, પરંતુ દ્રઢ મનોબળવાળો, મનથી બળવાન હોવો જોઈએ. ઘણાના શરીર સારા હોય પરંતુ રાત્રે ઉઠે બાથરૂમ જવા માટે તો મમ્મીને ઉઠાડે કે બત્તી કરો, બીક લાગે છે. તો એવા બળની અહીંયા વાત નથી, પરંતુ મનોબળ એનું દ્રઢ હોવું જોઈએ. અંગ્રેજીમાં લખ્યું છે કે એ વિલ ફાઇન્ડ ધ વે. તમારી અંદર જો મનોબળ દ્રઢ હશે તો તમે ચોક્કસ સફળતાને પ્રાપ્ત કરી શકશો. રશિયાના પ્રમુખ નિકિતા ક્રુશ્ચેવ માટે એવું કહેવાય છે કે મારે આ કાર્ય કરવું છે, તે પોતે કરી શક્યા. ગુજરાતીમાં કહે છે ને કે મન હોય તો માળવે જવાય. એમ જીવનની અંદર જે લોકોનું મનોબળ દ્રઢ રહ્યું છે એ લોકો સફળતાને પ્રાપ્ત કરી શક્યા છે. તો આ 5 લક્ષણથી યુક્ત આપણી યુવાની થશે, આ 5 લક્ષણથી યુક્ત આપણી વિદ્યાર્થી અવસ્થા બનશે, તો ઉપનિષદ આપણને આશીર્વાદ આપે છે કે તસ્ય ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણાસ્યાત. એના માટે આખી પૃથ્વી એ ધન ધાન્ય અને સમૃદ્ધિથી ભરેલી છે. જેમ એક એક આંગળીની અંદર કોઈ બળ નથી, પરંતુ પાંચે આંગળીઓ ભેગી થાય છે ત્યારે એની અંદરથી બળ પ્રગટે છે, કંઈક સર્જન એની અંદરથી થતું હોય છે. ઘણીવાર વિસર્જન પણ થાય છે, પરંતુ એની અંદરથી તાકાત ભેગી થાય ત્યારે પ્રગટતી હોય છે. એમ આ પાંચ લક્ષણો આપણા જીવનની અંદર જો ભેગા થશે તો ચોક્કસ આપણી વિદ્યાર્થી અવસ્થા એ પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા બનશે અને આપણે પણ એક જબરજસ્ત પ્રગતિ આ અવસ્થાની અંદર કરી શકીશું. તમે જુઓ તો વિશ્વની અંદર ઇતિહાસ રચનારા અને ભૂગોળ ફેરવનારા એ બધા જ તમારા જેવા યુવાન જ હતા. ભારતની અંદર શંકરાચાર્ય જ્યારે બૌદ્ધ ધર્મને હિન્દુસ્તાનની અંદરથી બહાર ફેંકી દીધો ત્યારે તમારા જેવા યુવાન હતા. ચંદ્રગુપ્તે જ્યારે નંદવંશના રાજાને હરાવીને હિન્દુસ્તાનમાંથી નંદવંશના પાયા ઉખાડી નાખ્યા ત્યારે એ પણ પોતે યુવાન હતા. તમે જુઓ તો શિવાજી માટે એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી. તો એ શિવાજીએ મહારાષ્ટ્રની અંદરથી એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન લઈને ફરનાર આક્રમણખોરોને બહાર કાઢી મૂક્યા ત્યારે પણ એ પોતે યુવાન હતા. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1892ની અંદર શિકાગોની વિશ્વધર્મ પરિષદની અંદર જ્યારે હિન્દુત્વનો વિજય ડંકો વગાડ્યો ત્યારે એ પણ પોતે યુવાન હતા. તો યુવાનો જ પોતે કંઈક કાર્ય કરી શક્યા છે, પરંતુ આ કાર્ય કરી શક્યાનું કારણ એ કે પોતે આવા સાચા અર્થની અંદર યુવાન બનેલા. એમણે પોતે આ પાંચેય લક્ષણો એમના જીવનની અંદર સિદ્ધ કરેલા ત્યારે લોકો કંઈક કાર્ય કરી શક્યા છે. આપની પાસે પણ આવો જ સમય એ પ્રાપ્ત થયો છે, જે સમય ચંદ્રગુપ્ત પાસે હતો, જે સમય શિવાજી પાસે હતો, જે સમય શંકરાચાર્ય પાસે હતો, જે સમય સ્વામી વિવેકાનંદ પાસે હતો, એ જ સમય આજે આપને પણ પ્રાપ્ત થયો છે. પરંતુ એક વાત અહીંયા આપણને યાદ આવે કે સ્વામી વિવેકાનંદ પોતે આ કાર્ય કરી શક્યા કારણ કે સ્વામી વિવેકાનંદ પાસે રામકૃષ્ણ પરમહંસ હતા. ચંદ્રગુપ્ત નંદવંશને ઉખાડીને ફેંકી શક્યો કારણ કે ચંદ્રગુપ્ત પાસે ચાણક્ય હતા. શિવાજી મહારાષ્ટ્રની અંદરથી મુસ્લિમોને હાંકી કાઢી શક્યા કારણ કે એમની પાસે સમર્થ રામદાસ હતા. શંકરાચાર્ય બૌદ્ધ ધર્મને ભારતની બહાર ફેંકી આવ્યા કારણ કે એમની પાસે ગૌડ પાદાચાર્ય હતા. તો જે યુવાનો એવા સમર્થ ગુરુની પાસે બેસીને વિદ્યા પ્રાપ્ત કરે છે એ લોકોના જીવનની અંદર આવું તેજ પ્રગટતું હોય છે. તમારી પાસે ઉત્તમ સમય તો તમને પ્રાપ્ત થયો છે, પણ તમે એવા ભાગ્યશાળી છો કે તમને એવા ઉત્તમ ગુરુઓનો પણ સમાગમ પ્રાપ્ત થયો છે. સંતરામ મહારાજની સાથે આ સ્કૂલનું નામ સંકળાયેલું છે તેવા એક સાચા સંત આજે આપણી પાસે છે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આ સ્કૂલની ઉપર પ્રાપ્ત થયેલા છે, આ સ્કૂલના વિદ્યાર્થીઓને મળેલા છે. તેવા સંતોની સાથે જો આપણે રહીશું, એમના માર્ગદર્શન પ્રમાણે આપણે જો જીવન જીવીશું તો ચોક્કસ વિવેકાનંદ શંકરાચાર્ય જેવી પ્રગતિ એ આપણા જીવનની અંદર પણ આવશે અને એમની જેમ આપણે પણ આપણું અને રાષ્ટ્રનું નામ એ જરૂર રોશન કરી શકીશું. કારણ કે આવા ગુરુ છે એ આપણી યુવાનીને પૂર્ણ યુવાની બનાવતા હોય છે, આવા ગુરુ છે એ આપણી વિદ્યાર્થી અવસ્થાને પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા બનાવતા હોય છે. આપણી અંદર સજ્જનતા એ પણ આ સંતોના ઉપદેશથી આવતી હોય છે. આપણી અંદર અધ્યયન વૃત્તિ એ પણ આ સંતોના સમાગમથી આવતી હોય છે. અહીંયા નડિયાદની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ચાલે છે. એ છાત્રાલયની અંદર હમણાં 2 વર્ષ પહેલા જ નીરવ ચોકસી નામના એક વિદ્યાર્થી અભ્યાસ કરી રહેલા, એ જ્યારે અભ્યાસ કરવા માટે છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો ત્યારે બહુ એવી કોઈ આમ અસાધારણ બુદ્ધિ કક્ષા એમની હતી નહીં. એમણે પોતે આઈસી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રાપ્ત કરેલો એટલે બુદ્ધિશાળી બીજા વિદ્યાર્થીઓ કરતા વિશેષ હતા, પરંતુ એવી કોઈ આમ એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સ એમને પોતાને પણ નહીં ખ્યાલ હોય. પરંતુ આ જે અધ્યયન વૃત્તિ આ છાત્રાલયની અંદર આવતી એવી વિકાસ એમની પામી કે જ્યારે DDIT ની અંદર પરીક્ષાઓ ફાઇનલ સેમિસ્ટરની લેવામાં આવી એની અંદર છેલ્લા 25 વર્ષનો DDIT એન્જિનિયરિંગ કોલેજનો રેકોર્ડ એમણે તોડી નાખ્યો અને 94% ગુણાંક એમણે પોતે એની અંદર પ્રાપ્ત કર્યા અને હાલ વિશ્વની સારામાં સારી કહી શકાય એવી લંડનમાં આવેલી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એ પોતે PhD ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સંતો ખાલી આપણને માળા ફેરવાનું નથી શીખવાડતા, પરંતુ આપણને કેમ અભ્યાસ કરવો એનું પણ આટલું સુંદર અને ઉમદા માર્ગદર્શન એ લોકો પૂરું પાડી શકે છે. જે આપણે હતાશાની અંદર ઘેરાયેલા હોઈએ તો આપણી અંદર આશાનો સંચાર એ પણ આવા સંતો થકી થતો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા યોગીજી મહારાજ, એમની પાસે તમારા જેવો એક વિદ્યાર્થી એનું નામ હર્ષદ હતું એ પોતે આવેલો. એ પરીક્ષા આપવા માટે જઈ રહેલા, પણ એમની તૈયારીઓ બહુ સારી હોય નહીં એટલે એમને મનમાં ભય રહ્યા કરતો કે આ પરીક્ષામાં હું પાસ થઈશ કે નહીં થઉં. એ વખતે યોગીજી મહારાજ એમને આશીર્વાદ આપ્યા કે તમે આ બધા જ નબળા વિચારોને કાઢી નાખો, ભગવાન તમને આશીર્વાદ આપે છે, અમે પ્રાર્થના કરીશું અને જરૂર તમે પાસ થઈ જશો. ને છ એ છ દિવસ આ રીતે આશીર્વાદ આપીને એની અંદર આશાનો સંચાર કરીને યોગીજી મહારાજ એને પરીક્ષાની અંદર મોકલતા રહ્યા. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થી જે નાપાસ થવાનો ભય સેવતો હતો એ કોલેજની એ ફાઇનલ પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ શક્યો. તો સંતો ખાલી આપણને ભગવાનને નમન કરવાનું નથી શીખવતા, એ આપણા હતાશ જીવનની અંદર હામ પૂરી દેતા હોય છે, આપણા નિરાશાની અંદર આશાનો સંચાર એમના થકી થતો હોય છે. અને છેલ્લે વાત કરી કે દ્રઢતા, યુવાનની અંદર જે દ્રઢ મનોબળ જોઈએ એ મનોબળ પણ આવા સંતોના સમાગમથી આપણા જીવનની અંદર આવતું હોય છે. કારણ કે મનોબળ એ સંયમથી પ્રગટતું હોય છે. વિવેકાનંદ સ્વામી એ પોતે અતિ દ્રઢ પોલાની મનોબળ ધરાવનારા પુરુષ હતા, પરંતુ એ મનોબળ એમનું પ્રગટેલું કારણ હતું સંયમ. એમણે પોતે બ્રહ્મચર્ય વ્રત પાળેલું અને પોતાની મેધાનાડી જાગૃત કરેલી તો એમનું મન અતિશય મજબૂત બનેલું. એમ સંતો આપણને સંયમની શીખ આપે છે અને આપણા જીવનની અંદર આવું મનોબળ પણ એ દ્રઢ કરાવતા હોય છે. તો આપણને આવો સમય તો યોગ્ય પ્રાપ્ત થયો છે, પરંતુ એની અંદર જો આપણે આવા સંતના યોગની અંદર રહીશું, આવા કોઈ ગુરુનું માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરતા રહીશું, તો જરૂર આ વિદ્યાર્થી અવસ્થાને આપણે સાર્થક કરી શકીશું અને એવા વિદ્યાર્થી બનીશું કે આપણા માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા એ રાહ જોઈને બેસી રહ્યા હશે. કાલિદાસ કુમાર સંભવમાં એવું લખ્યું છે કે ન રત્નમ અન્વિષ્યતિ મૃગ્યતે હિ તત્. રત્ન ક્યારેય કોઈને શોધવા માટે જતું નથી, પરંતુ લોકો રત્નને શોધવા માટે નીકળતા હોય છે. આપણે પણ જો આ પાંચે લક્ષણ યુક્ત યુવાન કે વિદ્યાર્થી બનીશું તો આપણે નોકરી શોધવા નહીં જવું પડે, નોકરી આપણને શોધતી શોધતી આવશે. આપણે કોલેજો શોધવા નહીં જવું પડે, કોલેજોના શિક્ષકો આપણને એમની કોલેજની અંદર દાખલ થવાનું આમંત્રણ આપતા આપતા આવશે. આપણે સમૃદ્ધિને શોધવા નહીં જવું પડે, સમૃદ્ધિ આપણા ચરણ ચૂમતી ચૂમતી એ આપણી પાસે આવી પહોંચશે. તો આ કાર્ય આપણે અત્યારે કરવાનું છે. જે સમય આપણને પ્રાપ્ત થયો છે એને આપણે સાર્થક જો કરી લઈશું તો સાચા અર્થમાં વિદ્યાર્થી બનીશું. આજે વિદ્યાર્થીની વ્યાખ્યા એવી લોકો કરતા હોય છે કે જે વિદ્યાની અર્થી કાઢે ને એ વિદ્યાર્થી બનેલો છે. અર્થી એટલે નનામી, કારણ કે વિદ્યાર્થીઓ આજે એવા તૈયાર થયેલા છે કે પોતે વિદ્યાની જાણે અર્થી કાઢવા માટે સ્કૂલની અંદર ન આવતા હોય, પરંતુ આ પાંચ લક્ષણે યુક્ત આપણે જો વિદ્યાર્થી બનીશું તો આપણે વિદ્યાર્થી કેવા બનીશું, વિદ્યાના રથી આપણે બનીશું, કે વિદ્યાને આપણે પોતે ગૌરવ અપાવીશું. સરસ્વતીનું મસ્તક એ આપણા થકી ઊંચું થશે એવા આપણે વિદ્યાર્થી બની શકીશું. તો આવી એક પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા, આવી એક પૂર્ણ યુવાની આવા સંતોના સમાગમથી આપ સૌને પ્રાપ્ત થાય અને આપ સૌ જીવનમાં ખૂબ ખૂબ સફળતા અને શાંતિ પ્રાપ્ત કરી શકો એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સહજાજની
3: જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જય જય સ્વામી શ્રી આબુ માતા. ત્યાં આબુમાં આપણે એક છાતર લઈ ચાલે છે. સ્વામીશ્રી બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા એટલે વાડા ફરતી જે ક્લાસરૂમ છે, જે સભા મંડપ છે, રસોડું છે, ડાઇનિંગ હોલ છે, ત્યાંથી બધું પસાર કરતા કરતા સ્વામીશ્રી ડોમેટરીમાં આવે છે કે જ્યાં છોકરાઓ સૂતા હોય છે.

જાય અને ઓઢે તો ગાલ ઉપર કરડ છે, વાગશે. માટેને કંઈક ખોડિયું કરીને પછી આપજો, એટલે કોટનને કંઈક કવર કરી અને પછી છોકરાને આપજો. સાંઈ બાપા 80 વર્ષના છે, બાળકોમાં 7-8 વર્ષના છે, છતાં પણ સ્વામી બાપાને ખ્યાલ આવે છે કે બાળકને શું કરડશે, શું નહીં ગમશે, શું નહીં ગમે. પોતે દેહાતીત અવસ્થામાં વર્તે છે, એમના બાળપણમાં પણ આવું ક્યારે એમને જોયું નથી, છતાં પણ માં એ સહજ સ્વભાવે એ સંભાળ લે છે. એમ સ્વામીશ્રી પણ આપણા બધા જ નાના મોટા હરિભક્તોની સંભાળ લે છે. આ એક હૂંફ છે, જે હૂંફ કદાચ પેલા ધાબળા પણ ના આપી શકે એ સ્વામીશ્રીનું માતૃપ્રેમ આપી શકે છે. એ સંભાળ, એ હૂંફ, એ જ સલામતી. માં છે, મારું સાચો છે, મારું જતન કરશે. એ હૂંફથી બાળક કેટલો નિશ્ચિંત થઈ જાય છે, હી ફીલ સેફ એન્ડ સિક્યોર. આ જ ભાવ, આ જ ભાવ દુલાભાઈ કાગ માના દુઆમાં ધડાવે છે. બે જ પંક્તિ આપણે જોઈએ. દુલાભાઈ કાગ કહે છે કે અડીના જગની આગ તારે ખોળે ખેલતા, અડીના જગની આગ તારે ખોળે ખેલતા, તેનો કીધેલ ત્યાગ કાળજ સળગે કાગડા. કે છે કે હે માં, કે તારા ખોળો ખેલતો ત્યારે મને તો કેવી નિરાંત હતી, જેવો તારા ખોળોનો ત્યાગ કર્યો છોડ્યો કે સંસારની ઉપાધિઓ બધી જ વળગી, આજે આગમાં મારું આ કાળજું બળે છે. આપને ભગવાને સંતનો આશરો છે, આપને સત્સંગ મળ્યો છે. મહારાજ કહે છે પ્રથમના 23ના વચનામૃતમાં કે જે સંસારના જીવ છે, એટલે કે જેને સત્સંગ નથી પ્રાપ્ત થયો, એ લોકો કેવા છે? આ સંસારના જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. પણ જેને સત્સંગ પ્રાપ્ત થયો છે એને તો એવું થાય છે કે હું તો ધન્ય છું, હું તો કૃતાર્થ થયો છું, મને ભગવાન અને સંતનો ખોડો મળ્યો છે. આપણે પ્રગટ ભગવાનના ખોડામાં આપણે ખેલીએ છીએ એટલે આ જગતની આગ આપણે અડતી નથી. છતાં પણ કવિ આગળ કહે છે, મોટા કરીને માં ખોડેથી ખસ્તા કર્યા, મોટા કરીને માં ખોડેથી ખસ્તા કર્યા, ખોડે ખેલવા પાછા કરને બાળક કાગડા. બાળક માતાને કહે છે કે માં, તે મને ખોડેથી ઉતાર્યો ત્યારથી મને ચેન પડતું નથી, મને પાછું બાળક બનાવી દેને, મને પાછો તારા ખોડામાં ખેલતો કરી દેને, મારે બાળક બનવું છે. આ બધા અંતરમાં ભાવ છે કે સાંઈ બાપા પણ આપણા સાચા માતા બન્યા છે, આપણે પણ એમના સાચા બાળક બનીએ. એકચ્યુઅલી તો એવું બને છે કે બાળક ગમે તેટલો મોટો થાય એ બાળક જ રહે છે મા માટે ને, મા માટે બાળક બાળક જ રહે છે, અને બાળક માટે પણ મા જ રહે છે. ગમે તેટલો મોટો થાય ને, ગમે તેની મોટી ઉંમર થાય એની, છતાં પણ મા માટે બાળક માટે મા એ મા, અને મા માટે બાળક એ બાળક. ભલે કદાચ મોટો શેઠિયો થાય, મોટી ગાડી બંગલા હોય, દુકાન હોય, ઓફિસ હોય, નોકર ચાકર હોય, પોતાના દીકરા હોય, પણ મા માટે મારો બેટો એવું છે. બીજા બધા કદાચ સાહેબ સાહેબ બોલાતા હશે, પણ મા શું બોલાવે? મારો મુન્નો, પિંટોડો, ચીકુડો, પોપટિયો, ગલુડિયો, જે પણ કેના વાલ સયા નામ બધા હોય. બીજાને નોકર ચાકર ભલે કદાચ સલામ ભરે, પણ સાહેબ તો માતાનો ખોડો ભરશે. વ્યાસજીએ મહાભારતનો સુંદર એક શ્લોક લખ્યો છે. વ્યાસજી પોતે લખે છે કે પુત્ર પૌત્ર સમા કીર્ણો જનનીમ યઃ સમાશ્રિતઃ અપી વર્ષ અતિ વર્ષ શતાંશંતે. કે કદાચ કોઈક એવો માણસ હોય કે જે પુત્ર પૌત્ર સમા કીર્ણો, કદાચ પોતાના પુત્ર હોય, પૌત્ર પણ હોય, અને વર્ષ શતાંશંતે કદાચ 100 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, પણ જ્યારે જનનીમ યઃ સમાશ્રિતઃ જ્યારે માતા પાસે જાય છે ત્યારે તો સહ દ્વિહાયન વત ચરેત.
સો વર્ષ

માણસ પણ જયારે માતા પાસે આવે છે ત્યારે જયારે 2 વર્ષ થયા થઈ ગયો હોય એવી રીતે વર્તે છે. આ વ્યાસજીનો પોતાનો એક અનુભવ લાગે છે. વ્યાસજી મહાભારતમાં આવું લખે છે, માતા છે ને એ માણસને યુવાન રાખે છે. 100 વર્ષના પણ થાય છે કે હું 2 વર્ષનો જ છું, એટલે માતા બાળકને યુવાન રાખે છે. હજી માતા છે ને, જો માતા હોય તો બાળક જ છું હજી. માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે? જ્યારે માતાનો વિયોગ થાય છે ત્યારે. આ કેટલાયનો અનુભવ આપણે જોઈએ છે. માણસ પોતાની જાતને વૃદ્ધ ત્યારે જ ગણે છે જ્યારે માતાનો વિયોગ થાય છે. અને માતાનો વિયોગ એટલે માં વિના સોનો સંસાર. કવિ પ્રેમચંદની કવિતા છે, લવણ વિના જેવું ફિક્કું અન્ન, ભાવ વિના જેવું ભોજન, ગોળ વિના મોળો કંસાર, માં વિના સોનો સંસાર. એમ આપણે પણ એવું જ છે ને, કદાચ આપણે ગમે તેટલા મોટા થઈએ, કદાચ મોટા મોટા શેઠિયા થઈએ, ધન કુબેર થઈએ, મોટા મોટા મહાપ્રજ્ઞ બનીએ, વિશ્વને માનધાતા બનીએ, પણ સ્વામી વગર આપણે જીવન કલ્પી શકીએ છે? અનઇમેજિનેબલ. ગમે ત્યાં હશું, ગમે તેવા હશું, પણ સ્વામીનો છું. આપણે એવા એટલા બધા જોડાઈ ગયા છે સત્સંગમાં, સંસ્થામાં, સ્વામીશ્રી સાથે, સંતો સાથે, એકબીજા હરિભક્તો સાથે. હવે આપણા માટે સંસ્થા વગર, સ્વામીશ્રી વગર જીવન આપણે કલ્પી નથી શકતા. મા વગર બધું જ લુખું છે, બધું જ સૂનું છે. સ્વામીશ્રી 5-7 દિવસ પણ આપણે આપણા સેન્ટરમાં આવ્યા હોય ત્યારે તો કેવું લાગે, ભર્યું ભર્યું લાગે ને. તમે જ્યાં હો તો ભર્યું ભર્યું લાગે છે દરબાર, પણ જેવા સ્વામી જાય પછી કેવું લાગે છે, આમ જાણે પ્રાણ ખેંચી ના લીધો હોય, બધું સુમશાન થઈ જાય, નિસ્તેજ થઈ જાય, અને આમ પેલા ફુગામાંથી હવા ખેંચી દીધી હોય કેવું બધું ચીમડાઈ જાય. એમ આપણે પણ એવું જ લાગે છે. સ્વામી ગયા, સ્વામીના પણ આવા કેટલા આપણે અનુભવ થાય છે કે જ્યારે સ્વામી જાય છે કેવું વાતાવરણ આખું સર્જાય છે. સ્વામી ખાલી આગમન અને ગમન એ અમુક પ્રસંગો બહુ જ હૃદયસ્પર્શી હોય છે. એમાં ખાસ તો સ્વામી આપણની વિદાય, એક દ્રશ્ય તો એટલી બધી અમિત છાપ મૂકી ગયું છે અંતરમાં. 88 સાલમાં સ્વામીશ્રી લંડનથી વિદાય લેતા હતા. એ વખતે જે આખું હિથ્રો એરપોર્ટ ઉપર જે આખું માહોલ જે રચાય છે, સાંઈબાપા આવવાના હતા મહેશભાઈ કોલોરામાની રોલ્સ રોયસમાં, વ્હાઈટ રોલ્સ રોયસ એ વખતે લીધેલી. અને એ પહેલા બધા જ યુવકો, બાળકો, કિશોરો, મહિલાઓ બધા જ ત્યાં હિથ્રો એરપોર્ટ પર પહોંચી ગયા. ટર્મિનલ 3 એ વખતે હતું. અને ત્યાં બધા પહોંચે છે અને રાહ જોવે છે કે સ્વામી આપણી ગાડી ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને જ્યારે મોટા મોટા કાચના બધી દિવાલો છે અને સ્વામી આપણી VIP વ્યવસ્થા કરેલી, એટલે ગાડીનું કાર પાર્કિંગ એકદમ નજીક કરેલું, બાપા જ્યાં ટર્મિનલમાંથી બહાર નીકળવાના ત્યાંથી જ. અને એ વખતે જ્યારે બાપાની રોલ્સ રોયસ દેખાય છે, હજી બાપા તો ઉતર્યા નથી, ગાડી જે પાર્કિંગમાં જાય છે, એ વખતે બધા જ યુવકો એક સાથે 1, 2, 3, 4 પ્રમુખ સ્વામીનો જય જયકાર, વી લવ યુ સ્વામી, વી લવ યુ સ્વામી, બધા જે બોલે છે લંડનમાં. અને સ્વામી બાપા આવે છે આમ રાજધીરાજ લાગે, માથે પાગ, શાલ ઓઢેલી, ઉપર ખેસ, બે હરિ સેવકના હાથ પકડે છે. અને પછી તો બધા યુવકોએ હાથ જોડીને આખી આમ લાઈન કરી નાખે છે, પણ અને બધા જ આમ એક સાથે ટોળી વળી વળે છે. સ્વામી બાપા અંદર આવે છે, ત્યાં નાનક લાઉન છે, ત્યાં બાપાને ત્યાં બેસાડવામાં આવે છે. પણ એ જે આખો રસ્તો આપણે જે કાપે છે ત્યાં સુધી પહોંચવા માટે, આખું જાણે આમ આખું એરપોર્ટ આપણે ના કબજે કરી લીધું હોય, બધા પોલીસને જોયા જ કરે કે આ કોણ આવ્યો મહાત્મા, આ કોણ છે, આ મોટો કઈ આમ રાષ્ટ્રપ્રમુખ છે કે કોણ. બધા જ યુવકો છોકરાઓ ત્યાં આમ બાપા બહેનો બા દૂર પેલા નાની નાની સીટ ઉપર પણ આમ ઊભા થઈ ગયા હતા. આ ચારે બાજુ યુવકો યુવકો યુવકો. અને એ વખતે પછી જે કીર્તન ઉપાડ્યું, નહીં દઉં જાવ રે સ્વામી, નહીં દઉં જાવ રે. અને એ આખું જે એકદમ ભાવિભર વાતાવરણ બની ગયું હતું, બધા જ રડે, છોકરાઓ રડે, યુવકો રડે, સંતો રડે. મારી બાજુમાં આનંદમણી સ્વામી હતા, મારો આખો કોટ પલળી ગયો, મને યાદ છે. આનંદ મુનિ સ્વામી એટલા બધા રડે, બધા જ નાના મોટા વડીલ સંતો બધા જ રડે. સ્વામી બાપા 4 મહિનો લાભ આપી પછી અમેરિકા ગયા હતા. અમેરિકાથી પાછા આવ્યા ખાલી 2 જ અઠવાડિયા ઓક્ટોબરમાં આપ્યા હતા. પણ એ વખતે તો આમ આખું વાતાવરણ સ્વામી બાપાને આમ શું કરું ના કરું આમ સૂજે નહીં. પણ એ આખું જે દ્રશ્ય હતું કે સ્વામી બાપા જાય છે, હવે આપણી તો 13-14 વર્ષની ઉંમર, પણ આપણે આમ થયા કે કંઈક જાય છે આપણા જીવનમાંથી. બહુ કંઈ સૂચના આવી ત્યારે તો, પણ આમ કંઈક બહુ કિંમતી વસ્તુ, એક અમૂલ્ય વસ્તુ આપણી પાસેથી જાય છે, એ દરેકને અનુભવ થાય છે. માં વિના સોનો સંસાર. એ પહેલાં પણ જ્યારે સ્વામી બાપા અમેરિકાથી વિદાય લઈશ,
એ પણ દ્રશ્ય સંતોએ લખ્યું છે, બહુ જ એકદમ આમ એકદમ વિદાય, જે અભાવભીની વિદાય આપણે કહે ને. બાપા ત્યાં ન્યુયોર્કમાં હતા, 4.5 મહિને બાપા ત્યાં ન્યુયોર્કમાં લાભ આપીને નીકળે છે. સભા છેલ્લી થાય છે અને એ વખતે 5 વર્ષનો બાળક યોગી ત્રિવેદી, 5 વર્ષનો બાળક એ માઇકમાં, હાથમાં માઇક લે છે અને પછી જે એક એક વાક્ય અંતરમાંથી જે આમ ટપકી પડે છે, પ્રેમ ટપકે છે, એ પોતે બોલે છે કે સ્વામી બસ તમે હવે જવાના, ભલે ભલે જાઓ બાપા જાઓ, તમારે તો આખું બ્રહ્માંડ છે ને, વાંધો નહીં, તમારે તો બધે જવું પડે, પણ અહીં અમને શું લાગશે? મનમાં થાય છે કે બાપા હવે અમે કોની પાસે સ્વામીની વાતો બોલીશું? અમારી કાળી ગલી ભાષા વાત કોણ સાંભળશે? અમારા નૃત્યો કીર્તનો બધા કોની આગળ અમે રજૂ કરશું? અમને કોણ રમાડશે? પ્રસાદ કોણ આપશે? બસ હવે તો તમે જશો જ નહીં, પણ સાંઈ બાપા અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા હો. આ 5 વર્ષનું બાળક આવું બોલે છે, અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા, જિંદગી દેને વાલે સ્વામી છોડ ન જાના. એ વખતે જે આખા સવમંડપમાં બધા જણ રડે, નોટ અ સિંગલ ડ્રાય આઈ, અને સાંઈ બાપા એકદમ ગડગડા થઈ ગયા. સાંઈ બાપા તો બહુ જ સોફ્ટ, અને આવા જે ક્ષણોમાં તો બાપા એકદમ આમ સોફ્ટ થઈ જાય છે. સાંઈ બાપાને આમ સૂજીને કે મારે શું કરવું, મન ડાયવર્ટ કરવા માટે પછી પોતે કંઈક પેડ મંગાવે છે, પણ સામે બધા જ રડતા હોય, નાના મોટા ભાઈ ભાઈ બધા જ, બાળકોનું વાલું, બાળકોનું વાલ અને યુવાનોનું જોમ જ, વડીલોનું વાલું નામ. પ્રમુખ સ્વામી દરેકના અંતરમાં એવું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે કે નાના મોટા ભાઈ ભાઈ બધાને એ વખતે રડવું આવે. સાંઈ બાપા એકલા કેટલી ટેકર જી લે. સાંઈ બાપાએ સેવક પાસેથી લેટર પેડ મંગાવ્યું કે ક્યાંક આપણે આમ પત્ર વાંચન કરીએ, પત્ર લેખન કરીએ. વંચાય ત્યાં સ્વામી નથી વાંચી શકતા, નથી લખી શકતા. સ્વામીના આંખ ઉપર પણ આમ આંખને કિનારે આંસુ અને ટપકી આમ રાહ જોતા હતા. જો 2 વાક્ય પેલો વધારે બોલ્યો છોકરો, બધા જ મન છૂટા પડી જાત. એ વાતાવરણ, એ શેનું વાતાવરણ છે? એ પ્રેમનું વાતાવરણ છે. એ જે અરસપરસ શિષ્ય અને ગુરુ, માતા અને સંતાનનો જે પ્રેમ છે, એ અનુભવ થાય છે કે આ સામે માતા છે, ત્યારે બાળકને લાગે છે ને કે જો બાપા જશે તો શું થશે આપણું. એ એ જે વાતાવરણ છે, એ બહુ અદ્ભુત વાતાવરણ છે. સાંઈ બાપા 5-7 દિવસ રહ્યા હોય, વધારે નહીં, હા, પણ અહીંયા એવું આપણે આમ આમ એમના હેત પ્રીતમાં આપણે ઘેલું લગાડી દે. જ્યારે જાય ને ત્યારે આપણે થાય કે આપણે ગમતું નથી, આમ એ જે વિરહ છે, વિદાય ક્યારેક અસહ્ય બની જાય છે. કવિ લખે છે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, અમ થકી દૂર તમે જાશો ના, સહી ના શકે આ વિરહની વેદના, તરસ્યા સદા તારા સ્નેહના. એ પણ હકીકત છે કે સ્વામિનારાયણ નથી ગમતું વિદાયની વાત આવે, બધા રડે, આ વિદાયના ગીતો ગવાય. બાપા કે 5-7 દિવસમાં વળીશું, 5-7 દિવસમાં સ્વાગત ને 5-7 દિવસમાં વિદાય. બાપાને ક્યારેક નથી ગમતું, એટલે પછી જ્ઞાનની વાત આપે, સમજણ આપે. આપણે તો ભેગા જ છે ને, ઠાકોરજી બિરાજમાન છે, આપણે તો બધાના અંતરમાં રહ્યા જ છે, આપણે ક્યાં દૂર જવાના છે, અહીંયા છે ને ત્યાં પણ છે, આપણે સમજણ રાખી સ્મૃતિ કરવી. બાપા જ્ઞાન આપે, સાચી વાત છે. સાંઈ બાપા એવા પુરુષ છે, પોતે સાક્ષાત બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વત્ર વ્યાપક છે. એમના માટે કંઈ આ દૂર નજીક એવા કોઈ ભેદ પણ નથી. દૂર

સ્વામી સેવા સમર્થ પુરુષ છે કે દૂર રહ્યા થકા પણ આપણું બરાબર જીવનું સેવન કરી શકે છે, આપણું જીવની આધ્યાત્મિક પ્રગતિ થાય એના માટે પૂરે સક્ષમ છે, ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર નથી એમને. સ્વામી શ્રી 84 સાલમાં લંડનમાં હતા અને એ વખતે ગોવિંદભાઈ ઓઝા, સ્વામી શ્રી નામ જંબુરિયા કહેવાય, સ્વામી આપણા બાપા ત્યાં હોય એટલે રસોડાની સેવામાં હોય જ. એ વખતે આમ 2 દિવસ સ્વામી બાપા આવી ગયા હતા, પણ 2 દિવસ પછી આજે સ્વામી બાપા આ ગોવિંદને જોઈ છે એટલે બાપા એકદમ પ્રેમથી બોલે, ઓહો ગોવિંદજી મહારાજ આવી ગયા તમે. ગોવિંદભાઈ કહે છે કે સ્વામી હું 2 દિવસથી આવું છું, કે મેં તને આજે જ જોયો. 2 દિવસ આવી છે પણ દેખાયો નહીં, આજે જ દેખાયો. એમાં વચ્ચે કોઈકે કટાક્ષ માર્યો કે સ્વામી એ વૃત્તિ દ્વારા આવતો હતો, એટલે કે દૂર રહેતો હતો એમ, વૃત્તિ દ્વારા આવતો હતો. સ્વામી કે એમ, અમે પણ એનું વૃત્તિ દ્વારા સેવન કરતા હતા. સ્વામી બાપા દૂર રહ્યા પણ આપણું સેવન કરે છે, બધાને અનુભવ થાય છે, તો જ અહીંયા બેસી શકાય ને અત્યારે. તેમ છતાં પણ જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે પછી સમજણ એ ક્યારેક ડૂબી પણ જાય છે. એક કવિ બહુ સુંદર એક ભાવદ્ર કવિતા લખી છે, વિદાય વેળા વસમી આવી, સૂણું કરી આંગણિયું મારું, ચાલ્યા સ્વામી આજ, આવજો સ્વામી આવજો. પછી કહે છે, જાણું છું નથી ગમતા તુજને, જાણું છું નથી ગમતા તુજને વિદાયના આ સુરો, નાવ ડૂબી સમજણની સ્વામી, હૈયે પ્રેમ ભક્તિના લહેરો. હૈયામાં એવો પ્રેમ ભરાઈ જાય છે, એવી ભરતી આવે છે, ત્યાં પછી આ સમજણની નાવ પણ ડૂબી જાય છે. શું કરું, હાથ હૈયું હાથ ના રહેતો. છેલ્લે પછી વિનંતી કરે છે ભગવાન બાપાને કે જવું હોય તો જાજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી. જવું હોય તો જજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી, સ્મૃતિ કરતા સુખડા દેજો, હૃદય અખંડ બિરાજો. આપણે સ્વામી બાપાને હંમેશા સ્મૃતિમાં રાખવાના છે, એમાં જ આપણે રાચવાનું છે, પૂર્યા મન મંદિરે સ્વામી પછી ક્યાં જવાના છો. આપણા માટે તો જ્યારે દૂર હોય ત્યારે આપણા એક એક જ આરો છે, પ્રત્યક્ષ હોય ત્યારે તો બરાબર લાભ લઈ લેવો, નજીક હોય ગમે ત્યાં હોય દોડી જ જવાનું, આ જ આપણું જીવન આધાર છે. તમે બધા ગ્રહસ્થો છો, તમે તો બધા સ્વતંત્ર કહેવાઓ, અને આજ આપણું જીવન છે, તમારે કોઈને આજ્ઞા લેવાની હોય નહીં, પૈસા એના માટે કમાય છે, ગાડી છે, વ્યવસ્થા બધી છે, સ્વામી બાપા અહીંયા 74માં હોય, સુરત, નવસારી, ભરૂચ બધા નજીક જ કહેવાય, તમારા માટે પહોંચી જ જવાનું પ્રત્યક્ષ લાભ. આ પ્રત્યક્ષ ભગવાન અહીંયા આપણા પૃથ્વી પર બિરાજમાન છે, જેના દર્શન માત્રથી આંખના પાપ માત્ર બળી જાય, જેના શ્રવણ માત્રથી આપણા કાનના બધા જ પાપ બળી જાય, એવા સમર્થ પુરુષ જ્યારે આપણી સમક્ષ હાજર હોય અને કલાક બે કલાક માટે આપણે આમ દૂર રહી જાય, લાભ લઈ જ લેવો, જેટલો લાભ મળે પ્રત્યક્ષ લાભ લઈ જ લેવો. પણ જ્યારે દૂર જાય ત્યારે સ્મરણ કરવું, એમાં પણ એટલા સમર્થ છે, મનમાં સંભાળ તો મનના પાપ પડી જાય, પાછો હોય ત્યારે લાભ લેવો, દૂર હોય ત્યારે સ્મરણ.

આપણા માટે સ્વામી બાપાની સ્મૃતિ એ જ આપણી મૂડી છે, એ જ આપણો ખજાનો છે, એના આધારે જ આપણું જીવન ટક્યું છે. જેમ બને એમ વધારે સ્વામી બાપાની પ્રસંગોનું વાંચન, પઠન, સ્મરણ, ગોષ્ઠી, વાર્તા, એના આધારે જ આપણું જીવન એ ટકી રહ્યું છે. તમારી મુસકાને જીવન મારું એની સ્મૃતિએ જીવ્યા કરું. બાપાને આપણે હૃદયમાં એવા પૂરી દઈએ કે હૃદયના દ્વારથી તમને જોયા કરું, જોયા કરું. બાપા આપણા માટે જીવન પ્રાણ છે, એમને હૃદયમાં આપણે હૃદય આંગણે આપણે એમને પૂરીને એમની સમક્ષ આપણે જીવનની પળો વિતાવીએ. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના આ પ્રસંગો દ્વારા આપણે એમ જોઈએ છે. એમની મૂર્તિ છે, એમના પ્રસંગો પણ, એમની એક મૂર્તિને પણ ઘરે જ સારા એવા છે. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના પ્રસંગો દ્વારા આપણે એમની સ્મૃતિ કરીએ છીએ. છેલ્લા 10 દિવસથી આપણે સ્વામી બાપાના માતૃપ્રેમના પ્રસંગો આપણે જોયા, સાંભળ્યા. વિશ્વાસ છે બધાને પ્રતીતિ થતી હશે, દરેકના અંતરમાં એક પ્રતીતિ એમ ઉપસી આવી હશે કે જેમ માએ માં એમ સ્વામી એ સ્વામી, માએ માં બીજા બધા વગણાને વા, મધર એ મધર બાકી બધા અધર, એમ સ્વામી એ સ્વામી. નો વન એટલે નો વન કેન રિપ્લેસ સ્વામી, હી ઇઝ ઇરિપ્લેસેબલ. સ્વામી આપણું સ્થાન કોઈ નહીં લઈ શકે, એ પોતે અજોડ છે, એટલા માટે જ એમાં આપણે જોડાવાનું છે. એક યુવાન સાધુ થવા માટે આવ્યો. સાધુ તો થવું હતું, અંતરમાં ઘણા વખત ઈચ્છા રમતી હતી, પણ માતાનો પ્રેમ પણ ખેંચતો હતો. માનો જે પ્રેમ છે એ કેવી તરત ભૂલાય. 18-20 વર્ષ ઘરે રહ્યા હોય, માતાના પ્રેમમાં પોતે નાયા હોય, ઝપકોડ્યા હોય, એટલે સાધક આશ્રમ આવે છે, પણ મહિનો મહિનો 2 મહિના થાય, 1-2 વાર તો ઘરે જઈ આવે છે. સારંગપુરી નજીક એનું ગામ, રહેવાય નહીં. માતાનો પ્રેમ એક બાજુ ખેંચે, એક બાજુ સાધુ થવાની તીવ્ર ઈચ્છા, એક બાજુ માતાનો પ્રેમ. મૂંઝાઈ ગયો, શું કરું? બાપાને ખાનગીમાં મળે છે. સ્વામીને કહે છે કે સ્વામી મારે સાધુ તો થવું જ છે, પણ માતાનો પ્રેમ ભૂલાતો નથી. આ વાસ્તવિકતા છે. બાપાની વિનંતી કરે છે, બહુ જ પ્રામાણિકપણે પ્રાર્થના કરે છે, બાપા મને સાધુ તો જ બનાવજો, જો મને માં કરતાં વધારે પ્રેમ થાય તો જ. બાપા કે જા થશે. આજે 23-23 વર્ષથી એ સાધુ સારામાં સારી સેવા કરે છે, એટલું જ નહીં એ પોતે સાધુગણ ટ્રેનિંગ આપે છે. માં સ્વામી માનો પણ પ્રેમ એ આપી શકે છે. આપણે છેલ્લા 10 દિવસથી એ પણ જોઈએ છે કે માતા કોને કહેવાય, માતૃત્વ એટલે શું. માતૃત્વ એક અમોઘ શક્તિ છે, અ ફોર્સ સો પાવરફુલ ઇટ કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. માતામાં એવી એક પ્રબળ, એક વિરલ શક્તિ છે. બહુ મોટી જવાબદારી છે. કેટલી મોટી પદવી છે આ માતાની, સામાન્ય છે આ વાત? કેવળ જન્મ આપીને માં નથી બનાતો. માથી મને કોઈ સંબોધે એ અધિકાર પ્રાપ્ત કરો કંઈ નાની સુની વાત છે, બહુ જ કપરી સાધના છે, બહુ જ આકરી કસોટી છે. માં બનવું સહેલ નથી, એમાં તો ઘણી મોટી સાધના રહેલી છે. તપ, સંયમ, ઉદારતા, ક્ષમા, દયા, કરુણા, અખૂટ ધીરજ, અસીમ સમર્પણ, હૃદયની પરમ પવિત્રતા, પ્રેમની પરાકાષ્ઠા, આવા તો કેટલાય ઉત્તમ ગુણોનો સમુચય એટલે માતા. ખરું જતા તો એવું લાગે છે કે માતા, સાચી માતા એક યોગી છે. આ બધા ગુણો એ સંતના લક્ષણ છે. એટલે જે કોઈને પણ સાચા અર્થમાં માથું માતા બનવું હોય, પૂર્ણ માતા, યોગી થવું જ પડે. આ એક યોગ છે, એક સાધના છે. સો યસ, ઉત્તમ માતા એક સંત છે, ને સ્વામીશ્રી ઉત્તમ સંત છે. તેથી જ તો સ્વામીશ્રી ઉત્તમોત્તમ માતા છે. સમજાય છે ને? આપણા 10 દિવસના તમેવ માતા પ્રકરણનો 3 વાક્યમાં સારાંશ,
માતા ઉત્તમ માતા એક સંત છે, સ્વામીશ્રી ઉત્તમ સંત છે, માટે સ્વામીશ્રી સર્વોત્તમ માતા છે. આવા માતૃત્વના મેરુ સમાન સ્વામીશ્રીને આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ. એમને વંદી સ્મરીને આપણે તમેવ માતા પ્રકરણનો આપણે વિરામ લાવીએ છીએ. માતૃત્વ મેરુ એવા સ્વામીશ્રીને આપણે પ્રણામ કરીએ. હવે આવે છે તમેવ પિતા. દસ દિવસથી માતાનું ગા ગા કર્યું, હવે આપણો વાર આવ્યો. પણ માતાનો જે પ્રેમ છે ને, એમાં પિતાનો પણ ફાળો જ છે. એવું ના સમજતા કે માતાનો પ્રેમ જુદો ને પિતાનો પ્રેમ જુઓ, એવું કેમ તમે ભેદભાવ રાખો છો? પતિ છે ને, એ પોતાના પતિ છે એ પોતાના પત્નીનો ભોગ આપીને બાળકને પ્રેમ આપે છે. પ્રેમ વેચાઈ જાય છે ને, પછી બાળકનો જન્મ થાય પછી પ્રેમ વેચાઈ જાય છે. સામની વાતમાં લખ્યું, ઘણાદાન સ્વામી પોતે લખે છે, દ્રષ્ટાંત રૂપે આપે છે, કે જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે પતિને પતિ ઉપરથી સહેજે સહેજે થોડુંક પ્રેમ ઓછો થતો એવું લાગે છે. એમનું દર્શન આપ્યું કે જેમ આપણે સત્સંગમાં આવીએ અને કદાચ આપણે સિદ્ધિ કંઈ પ્રાપ્ત કરીએ ત્યારે પ્રગટ ગૌણ થઈ જાય છે, એ ગૌણ ના થવા જોઈએ. એમ પતિ છે એ પત્નીના ભોગે એને માતા બનાવે છે, કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતાની ઈચ્છા નથી આવતી બાળકની કે મારી પત્ની મારા બાળકને કેમ આટલો બધો વાલ કરે છે, કેમ આટલો પ્રેમ આપે છે, ઈચ્છા કરે ક્યારે? કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતા છે એ પોતાનો પ્રેમ માતા દ્વારા પ્રગટ કરે છે, પ્રગટ થવા દે છે બાળકને. એટલે એવું ના સમજતા કે આજે તમેવ પિતાનો પ્રથમ દિવસ છે, આજે તમેવ પિતાનો 11મો દિવસ છે, એવું સમજો. અને આવા કંઈ રેશિયોના આધારે આપણે કંઈ એના આધારે આપણે જો જાશું કે માતાના 10 દિવસ અને પિતાને કેમ 4 દિવસ, પિતાના બસ 40% જ અંદર અંદર પછી સંભળાવતા નહીં બધાને. આ કોઈ રેશિયોના આધારે પ્રેમની માપ નામ કે દંડ નથી આપણે કે સખાના પછી 2 દિવસ આવશે ને વિદ્યા માટે 1 જ દિવસ ને, એ આપણે એના ગણતરી પ્રમાણે નહીં ચાલી શકીએ. આપણે તો સમય તો મર્યાદિત છે. એટલું આપણે સમજીએ કે જે પિતાનો રોલ છે ને, પિતૃત્વ બહુ જ અઘરું છે. પિતાનો રોલ ભજવી જાણવો એ બહુ જ, એ પણ એક એનાથી પણ કપરી સાધના છે. કારણ કે પિતાને માથે છે ને વહીવટ છે, પૈસાને સત્તા પિતાના માથે છે. માં તો બાળકને રમાડી જાણે, જમાડી જાણે, વાલ કરી જાણે, પણ એ જ્યારે રમાડતી હોય છે બાળકને ત્યારે પિતા ક્યાં હોય છે? પિતા ખેતી હોય, કારખાને હોય, ઓફિસમાં હોય, પૈસા કમાય છે. પૈસા વગર માં જમાડશે શું? કપડાં ક્યાંથી લાવશે? રમકડા કંઈ મફત આવતા હોય છે? અને કદાચ ના કરે નારાયણ અને બાળક બીમાર પડે તો દવા દારૂ ક્યાંથી કરવી? કોણ પૈસા લાવશે ત્યારે? અને પછી જ્યારે છોકરો નિશાળે બેસે ત્યારે, આજે તો જુનિયર કેજીમાંથી ફીની રામાયણ શરૂ થઈ જાય છેટ કોલેજ સુધી, અને કોલેજ પછી પણ પરદેશ મોકલો છે આપણે, એ ફી ક્યાંથી ભરશું? અને ત્યાર પછી પણ ભણાવ તો પડશે ને, ત્યારે દીકરીઓ તો વધારે ચિંતા હોય પણ છોકરાની પણ ચિંતા તો રહે જ છે. પ્રસંગ શોભાડવો છે, સમાજમાં રહેવાનું છે આપણે. તો આવી તો કેટલી જવાબદારી એ પિતાએ વહન કરવા પડે છે, એ બધી જ જવાબદારી. અલ્ટિમેટલી ઘરનો ધણી તો પિતા જ છે ને, એ બધી જ જવાબદારી અંતે પિતાના માથે છે. એ ધણી છે, ધ બક સ્ટોપ્સ એટ ધ ફાધર. બધી જ, કારણ કે જ્યાં પણ કંઈ યશ અપજશ એ હંમેશા પિતાને જશે, માટે એની જે જવાબદારી બહુ મોટી જવાબદારી છે. અને જ્યાં સત્તા છે, જ્યાં પૈસા છે, ત્યાં ક્યારેક ના પાડવી પણ પડે. અને જે ના પાડે ને એ ના ગમે, હકીકત જે ના પાડે ના જ ગમે. ક્યારેક પિતાએ ના પાડવી પણ પડે છે, પિતાને પણ નથી ગમતું, પિતાને ના પાડી પણ નથી ગમતું, શું કરું? પણ સંજોગોમાં હોય છે ક્યારેક એવી અયોગ્ય માંગણી પણ હોય, સંજોગો એવા સર્જાય, એવા જે કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે મારા છોકરાને મારે સારામાં સારો અભ્યાસ કરાવડાવો છે, મારે તો પરદેશ મોકલો છે ને. દરેક પિતાની ઈચ્છા હોય કે નહીં? એવો કોઈ પિતા નથી કે જેને
એવી ઈચ્છા નથી કે મારા બાળકને મારે સારામાં સારું કમ્પ્યુટર અપાવવાનું છે. એવો કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે મારા બાળકને સારામાં સારું ખવડાવવું છે, પીવડાવવું છે, રમાડવું છે. એવું જે છે ને, દરેક પિતા એવું જ છે, સ્વાભાવિક છે. પણ સંજોગ એવા હોય, શું કરે બિચારો. રિયાલિટી, પ્રેક્ટિકાલિટી છે લાઈફની, વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. લિમિટેશન્સ છે. બાળકની માંગણી એ અનલિમિટેડ હોય છે. કુટુંબમાં પૈસા, સંજોગો, સમય એ લિમિટેડ હોય છે. આ માંગણી અને લાગણીનું જે બેલેન્સ કરો ને, એ પેલા અર્જુનના મત્સ્યવેદ જેવું કપરું છે, બહુ જ કઠણ છે. અને ત્યારે ક્યારેક તો માતા પિતાના હૃદયમાં જાણે ચીરો પડતો ને એવું લાગે, દેખાય છે પણ પોતે કંઈ કરી શકતા નથી. એટલે પિતાનો જે રોલ છે બહુ જ અઘરો રોલ છે. માતા તો સારી જ લાગશે, સારું સારું જમાડશે, રમાડશે, વાલ કરશે. અને ક્યારેક પપ્પા ના પડે ત્યારે મમ્મી પૈસા આપશે, છાનું છપનું પણ ગીજા બેટા પિક્ચર જોયા, પપ્પાને નહીં કહું. મમ્મી પાસે આવો સ્ટોક હોય છે, મમ્મી પોતાના છોકરા માટે આવો થોડોક પોતાના પૈસા રાખી જ મૂકી હોય. પપ્પાને પણ કદાચ ના પાડી પણ નથી ગમતું, પણ ત્યારે મમ્મી દયા છે, મમ્મી હા પાડી દે. એટલે આવું જ્યારે બધું ભેગું થાય છે ત્યારે આપણે ઉપર છોડે લાગે કે પિતાનો પ્રેમ ઓછો છે. અમુક વાર પિતાને પોતાને લાગે કે મારો પ્રેમ માતા જેવો નથી. બરાબર છે, પિતાનો પ્રેમ એ માતા જેવો નથી જ, એ જુદો છે, ઓછો નથી, જુદો છે. એ જુદી રીતે વ્યક્ત થાય છે. આપણે વાત કરી કે સહસ્રમ તો પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે, પિતાનો પ્રેમ કરતાં માતાનો પ્રેમ હજાર ગણો વધી જાય. એટલે કે એ વ્યક્ત સરળતાથી થાય છે. માતાનો પ્રેમ એ વ્યક્ત કરવામાં સરળ છે. એનો અર્થ એવો નથી કે પિતાનો પ્રેમ કંઈક ઓછો છે, એ જુદો છે, જુદી રીતે વ્યક્ત થાય છે. કહેવાય છે કે માતાના આંખમાં તો આંસુના તળાવો હોય છે, તરત રડી પડે, હર્ષના આંસુ, દુઃખના આંસુ. પિતા રડી નથી શકતા તરત, પિતા રડતા નથી, કારણ કે અમે એ તો પિતા છે. કોઈક કહેતા કઠણ રહેવું પડે ને, જો બધા ઢીલા પડી જાય તો કોણ કોને શાંત કરે. અને આખરે પુરુષ છે, પુરુષ તરત લાગણી વ્યક્ત ના પણ કરે, દુઃખની લાગણી તરત વ્યક્ત ના જ કરે, કારણ કે એને પણ છે કે હું પુરુષ છું. કોઈ કહેતા કઠણ રહેવું પડશે, કોઈ કહેતા સ્થિર રહેવું પડશે. લાગણી વ્યક્ત ના થાય એનો અર્થ એવો નથી કે લાગણી નથી. કોઈ માનવી લાગણી શૂન્ય નથી. ગમે તેવો નિષ્ઠુર હોય ને તો પિતા તો ક્યાંથી હોઈ શકે, એ છે ને ટાઈમે ખબર પડે, ટાઈમે ખબર પડે. પિતાનો પ્રેમ, પિતૃપ્રેમ ક્યારે ખરેખર પ્રગટ થાય છે ખબર છે? કયો? જ્યારે દીકરી સંસારે જાય ને ત્યારે. બરાબર છે ને? જ્યારે છોકરીની વિદાય આપવાની હોય, ઘરેથી વિદાય થાય છે, હવે સાસરે જાય છે, એ વખતે જે પિતાનો હૃદય હોય છે ત્યારે બધા જ બંધ ખુલી જાય છે. ત્યારે જે પિતા રડે છે ને, એ જુદું રડે છે. અભિજ્ઞાન શાકુંતલ નામનું બહુ જ એક અદ્ભુત નાટક કવિદાસ, કવિવર કાલિદાસનું છે. એમ કહેવાય છે કે કાલિદાસ તો પોતે છે ને કવિકુલ ગુરુ છે. દરેક કવિઓનો પોતે ગુરુ છે, કવિ સમ્રાટ છે, સંસ્કૃત સાહિત્યનો પોતે એવા એક બેતાજ સમ્રાટ પોતે છે. અને એમની ઘણી બધી કૃતિઓ છે, એમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ એમ કહેવાય છે કે કાલિદાસ સાથે સર્વસ્વ અકુંતલમ, એનું જે બધી જ બુદ્ધિ શક્તિ, બધી જ કલા એક નાટકમાં એમને રેડી દીધી છે. એના આ નાટકમાં એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે. એક ગોથે નામના એક જર્મન ચિંતક, સાહિત્યકાર, લેખક એ આના નાટક ઉપર એટલા બધા વારી ગયા છે. એ કહે છે, મને કોઈક પૂછવામાં આવે કે સ્વર્ગ ને પાતાળની વચ્ચે જે પણ કંઈ, વચ્ચે જે પણ કંઈ જે સારું હોય, સાર તત્વ હોય, મને એક શબ્દમાં તમે કહો, આઈ શુડ સે શાકુંતલમ એન્ડ ઓલ શાલ બી સેડ. એટલો તો મહિમા કહી દીધો. કોઈ કે એવું કહે છે કદાચ શેક્સપિયરના બધા જ નાટકો તમે એક પલ્લામાં મૂકો, અનેક પલ્લામાં ખાલી કાલિદાસનું એક નાટક અભિજ્ઞાનમ, તો કાલિદાસનું પલ્લું નમી જાય. એટલું અદ્ભુત આ નાટક છે. એમાં પણ કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શકુંતલા, કે બધા જ જે સાહિત્યમાં જે પણ કંઈ કૃતિઓ છે એમાં નાટક સર્વશ્રેષ્ઠ કાવ્યનો પ્રકાર છે. એમાં પણ નાટકોમાં પણ ઘણા બધા નાટકો છે, એમાં પણ જે શકુંતલાનું જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એ પણ એ નંબર લઈ જાય. એમાં પણ તત્રાપી ચતુર્થંકસ, તત્રાપી શ્લોક ચતુષ્ટયમ, બધી જ કૃતિઓમાં નાટક શ્રેષ્ઠ છે, નાટકમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ શ્રેષ્ઠ છે. અભિજ્ઞાન શાકુંતલમમાં
સાત જે અંક છે એમાં પણ ચતુર્થ અંક, અને ચતુર્થ અંકમાં જે ચાર શ્લોક છે, શ્લોક ચતુષ્ટયમ, એ તો શિરમોળ છે. એ ચાર શ્લોકમાં સંસ્કૃત સાહિત્યનો કદાચ શિરતાજ જે કહેવાય, એ ચાર શ્લોકમાં શું વર્ણન આવે છે? એક પિતા પોતાની દીકરીને વિદાય આપે છે. એક પાલક પિતા, કથા તો બહુ પ્રસિદ્ધ છે, હસ્તિનાપુરનો રાજા દુષ્યંત અને કણ્વ ઋષિ પોતે મહર્ષિ છે, એને એક પાલિત પુત્રી પુત્રી શકુંતલા, એ લોકોનો પ્રણય, લગ્ન, વિયોગ અને પુનર્મિલન એ આ નાટકનો કથાનક છે. એમાં જ્યારે આ શ્લોક ચતુષ્ટયમમાં આ કણ્વ ઋષિ શકુંતલાની વિદાય આપે છે, એ વખતે જે એકદમ આમ હૃદય ધરાવક જે આખું નિરૂપણ કરવામાં આવ્યું છે, કાલિદાસ તો ખરેખર અદ્ભુત એક સાહિત્યકાર થઈ ગયા છે. તમે વાંચો, તમને આમ એ તમે એ આશ્રમમાં તમે આવી જાઓ, તમારા હૃદયમાં એ આખું તાદૃશ થઈ જાય દ્રશ્ય. એ વખતે કણ્વ ઋષિની જે પરિસ્થિતિ જે છે, એને વિચાર આવે છે કે બસ આજે શકુંતલા જશે, એ વિચારને વિચારમાં એનું હૃદય છે એ વિવળ થઈ જાય છે, એનું કંઠ ધ્રુદાઈ જાય છે, એની આંખ આંખમાં આંસુથી આંખ પણ જળ થઈ જાય છે, કંઈ દેખાતું નથી, એની વિવેક દ્રષ્ટિ પણ હણાઈ જાય છે. એ પોતે કહે છે કે હું તો ઋષિ છું, હું તો તપસ્વી છું, હું તો વનમાં રહું છું, આશ્રમમાં રહું છું, હું આત્મા પરમાત્માનો જ્ઞાની છું, હું સાંખ્યનું જ્ઞાનનો ઉપદેશ આપું છું, શાસ્ત્રનું પઠન પાઠન કરું છું, અને જો હું તો ખાલી પાલક પિતા છું, જો મને આટલું દુઃખ થતું હોય તો આ શકુંતલાનો જે રિયલ પિતા છે એના હૈયામાં તો કેવો વલોપાત થતો હશે. એમ પિતાનો પ્રેમ એ આવા સમયે ખબર પડે, જ્યારે દીકરીની વિદાય આપવાની હોય ત્યારે. ક્યારેક પુત્રને પણ વિદાય આપવી પડે છે. પુત્રની વિદાય ક્યારે આપવી પડે? જ્યારે સાધુ થવાનું હોય ત્યારે. એમ તો નહીં જ મળે, બીજી કોઈ સ્ત્રીને નહીં મળે. પિતાના મનમાં તો શું છે કે બીજા બધાને મળશે, મને એકલાને નહીં મળે, મને ક્યારે પગે પણ નહીં લાગવા દે, મને ક્યારે બોલાવશે પણ નહીં, ચલાવશે પણ નહીં, બીજા બધા જ હરિભક્તોની સેવા સરભરા કરશે. જ્યારે છોકરી સંસારે જાય ત્યારે સાસરે જાય ત્યારે હજી મને પાછી મળવા આવશે, ઘરે રહેવા આવશે, એના છોકરાને પણ હું રમાડીશ. પણ આ છોકરો ગયો એ ગયો, એ વખતે જે પિતાના મનમાં જે રહ્યા થયા કરે છે કે મારા છોકરાની વિદાયો આપું છું, એ દ્રશ્ય પણ બહુ એક કરુણ હોય છે. એ વખતે આ પિતાનો પ્રેમ પ્રગટ થતો હોય છે. આવા તો ઘણા બધા દ્રશ્યો પિતાના જીવનમાં આપણે જોવા મળે છે. સાંઈબાપાના જીવનમાં પણ આ પિતૃત્વ પ્રેમ આપણે જોયો છે, જાણ્યો છે, ચાખ્યો છે. સાંઈબાપાના પણ આવા કેટલાય પ્રસંગો છે કે જે સાંઈબાપાએ વિદાય આપી પડી છે. આજે વાત કરીએ ને છોકરાની વિદાય, સાંઈબાપા પિતા બનીને છોકરાની વિદાય આપી છે. આપણા સંત 700 સંતોમાં બે સંતો નેપાળના છે, પરદેશમાં આપણે એને ગણીએ છીએ, ભારત બહારના જ કહેવાય ને, નેપાળના છે. મને એક અત્યારે શ્વેત દર્શન સ્વામી પોતે અત્યારે ભુજમાં ત્યાં ઠાકોરજીની થાળની સેવા કરે છે. એ શ્વેત દર્શન સ્વામી મૂળ નેપાળના બ્રાહ્મણ, જ્યારે એમની દીક્ષાનો અવસર આવ્યો ત્યારે એમના પિતા હાજર નહોતા. આપણે ખ્યાલ છે કે દીક્ષાનો સમારોહ જ્યારે હોય ત્યારે પિતા હંમેશા આવે અને પિતા એ બાળકને હાર પહેરાવે, સ્વામી આપણને હાર પહેરાવે અને પોતાના દીકરાને પણ હાર પહેરાવે. આ એની વિદાય છે. એ વખતે કોઈ હતું જ નહીં, એનો પિતા જ નહોતો, કોઈ ભાઈ પણ કશું જ નહીં, એમના કુટુંબમાંથી કોઈ જ નહીં. એ વખતે બાપાએ કીધું કે હું તને વિદાય આપીશ, એમને જ વિદાય આપવાની હતી, પોતાને જ. પણ સ્વામી બાપાએ આ શ્વેત દર્શન સ્વામી માટે કીધેલું કે હું છું ને, હું તારો પિતા, જા. એવી રીતે સ્વામી બાપાએ ત્યાં પિતૃછાયા પણ પૂરી પાડેલી. આપણા સંપ્રદાયમાં સંસ્થામાં પણ એવા કેટલાય યુવાનો છે કે જેના માટે સ્વામીશ્રી આવી પિતૃછાયા પૂરી પાડી છે. એક બે જ પ્રસંગો, એક બે જ યુવકોને આપણે દ્રષ્ટાંત લઈએ. એક યુવાન બહુ જ હોશિયાર, બહુ જ તેજસ્વી અને ગુજરાત બહારની એક બહુ જ પ્રસિદ્ધ અને નામાંકિત એક યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું. પણ ઘરના બધા એવા સંજોગો, મા બાપમાં એવી તકરાર ઊભી થઈ, એવો કંકાસ ઊભો થયો, એક ખટરરાગમાં આ યુવાનની કારકિર્દી કદાચ ઓલવાઈ જાત. યુવક મૂંઝાઈ ગયો, મારે શું કરવું, આમાં કોને પૂછવું? બાપાને. બાપાને પત્ર લખી, સ્વામી આવી પરિસ્થિતિ છે, મને એડમિશન મળી ગયું છે પણ ઘરમાં આવી પરિસ્થિતિ સર્જાણી છે, મારે કરવું શું, કદાચ મારે એવો પણ વારો આવે કે મારે કદાચ આ મારે અભ્યાસ પૂરો કરવો પડે, અટકાવી દેવું પડે. સ્વામી બાપાએ સામેથી બે ત્રણ પત્ર લખ્યા. સ્વામી બાપા જે લખે છે કે બધી ચિંતા તું મૂકી દે,
તારે હવે અભ્યાસમાં જ આગળ વધવાનું છે, આ તારા માટે નિર્ણાયક પળ છે. તારા માટે અભ્યાસ કરવો એ જ તારા માટે આજ્ઞા છે. તે અંગે જે પણ કંઈ ખર્ચ થાય એના માટે વિચાર ના કરશો, મૂંઝાવવું નહીં. તારે જે જરૂર પડે, તારે જે જરૂર હોય તેની પૂરતી મદદ મળી રહેશે, માટે અભ્યાસમાં જ આગળ વધવું છે એવું નિર્ધાર કરવો, જરા પણ ચિંતા કરતો નહીં. આજે એકદમ ડિસાઇસિવ ક્રુશિયલ સમયે સ્વામી બાપાએ જે માર્ગદર્શન આપે છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આ બાપા જે આ પિતૃછાયા છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આ જે પિતૃછાયા બાપા પૂરી પાડે છે, એ વખતે છોકરો કેટલી હોંફ મળી જાય છે. એ છોકરો જે ભણે છે, સારામાં સારું ભણે છે, એટલું સારું ભણે છે કે એ બહાર આવે છે ત્યારે એને એક સારામાં સારી નોકરી રાહ જોઈને ઊભી છે. એ નોકરીમાં જોડાય છે, એ નોકરીમાં પણ દેશ પરદેશને જવાનું થાય છે. બોસ્ટનમાં એની જોબ પણ મળે છે, એને ખાસ પ્રોજેક્ટ કરવા માટે બોસ્ટન એને કંપની મોકલે છે. એ પાછો આવે છે, એ કંપની ફરીને મોકલે છે આખું પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે, નવીનીકરણ માટે. પણ આ છોકરાને આવો બાપાએ પ્રેમ આપ્યો હોય, બાપાએ આવી રીતે પિતૃપ્રેમ વરસાવ્યો હોય, એટલા બધા મનમાં બાપા એ વસી ગયા હોય છે આ છોકરાના. એને થયું કે જીવવું તો બાપા માટે જીવવું, સાધુ થવા માટે કંઈ સંજોગો નહોતા ઘરેથી, એટલે આજીવન સેવક બને છે, સંસ્થા માટે પોતે સમર્પિત થાય છે. એક બાજુની નોકરી અને એક બાજુ સંસ્થા, એની નોકરીવાળા પણ છોડવા ના માગે, કે ના મારે તમે સંસ્થા માટે જોડાઈ જાઓ છો. પેલા નોકરીવાળા કહે તું અઠવાડિયામાં એક જ વાર આવો, ખાલી અઠવાડિયામાં એક જ વાર આવીશ ને તો પણ તને પગાર અમે આપશું આખા અઠવાડિયા. આવો પોતે હોશિયાર તેજસ્વી એક યુવાન કે ના તમારો એક દિવસ મને નહીં પોસાય, મારે સંપૂર્ણ રીતે સ્વામી બાપા માટે જીવન જીવવું છે. વર્ષો સુધી એને સંસ્થામાં બહુ જ સારી સેવા કરી, આજની તારીખે

પણ એક બહુ જ મહાન સભાપતિ કરી રહ્યા છે. સાંઈ બાપાના ખરેખર રાજીપાના કૃપાપાત્ર પદે બન્યા છે અને આજે દરેક સંતના અંતરમાં પણ આ યુવાનો છે. અને જે એમ ધરપત્ર હિંમત આપી ના ના અમે છે ને, તું ચિંતા ના કરીશ, તું તું તારું મન છે તો અભ્યાસમાં લગાડ, બસ તારી બીજી કંઈ ચિંતા કરે, અમે ચિંતા કરનારા છે. એ વખતે જે આમ થોડીક જ વાત હોય, બહુ જાજી નથી હોતી, પણ એમાં એ કામ કરી જાય છે. બીજા એક યુવાન, બે ભાઈઓ, નાનપણમાં એ લોકોના ઘરમાં પણ આવા જ એવા કંકાસ ક્લેશનું આખું વાતાવરણ સર્જાયું. એટલે બે યુવાનો બિચારા કંટાળી ક્યાં આવે, મંદિરમાં આવ્યા. કોઠારી સાહેબને મળે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે, ઘરમાં તો અમે કંટાળી ગયા છે, એટલા રોજ ઝઘડા રોજ ઝઘડા, એ જ વાત, ખાવાનું કંઈ ભાવતું નથી, કંઈ મનમાં અભ્યાસમાં મન બેસતું નથી, શું કરું, છોકરા બે ટેલેન્ટેડ હોશિયાર પાછા. એટલે પછી બાપા ઘર વાત આવી કે બાપા હવે આ શું કરું. બાપાએ એ બે છોકરાને મંદિરમાં સ્થાન આપ્યું કે તે મંદિરમાં રહેજો, અને એ લોકોનો હાથ કોઠારી સ્વામીને સોંપ્યો કે આજથી આપણે આ લોકો બેને જેમ છોકરા આપણે સાચવે ઉછરે એમ એ લોકોને સાચવવાના છે. જે મંદિરમાં સંતો માટે પણ પૂરતી રહેવાની વ્યવસ્થા નથી, એ મંદિરમાં સાંઈ બાપાની આજ્ઞાથી આદેશથી એ બે છોકરાઓને વર્ષોથી એક જુરી રૂમ આપવામાં આવી. અને બાપાએ એ લોકોના અભ્યાસના પુસ્તકો, એ લોકોનો આખો અભ્યાસક્રમ બધું જ એકદમ ચીવટ, જ્યારે જ્યારે મંદિરમાં આવે બાપા બધું જ દર વખતે પૂછે કેવું ચાલે છે અભ્યાસ, શું ચાલે છે. એટલું જ નહીં, છોકરાઓ ભાઈ સંગીતની દ્રષ્ટિ બહુ ટેલેન્ટેડ હતા, એટલે એ લોકોને સંગીતમાં પણ કલામાં લોકો નિપુણ થઈ શકે એના માટે બાપાએ એ લોકોને ક્લાસીસની પણ વ્યવસ્થા કરી રાખી. સારામાં સારા એ શહેરમાં જે પણ કંઈ સારામાં સારા ક્લાસીસ હોય એના માટે એ લોકોને વ્યવસ્થા કરી આપી, એ લોકોને બધી જ ફીની ગોઠવી વ્યવસ્થા પણ કરી આપી. બધું જ કોઠારીને કીધું જે પણ કંઈ જરૂર પડે બધું તમારે પૂરું પડે. એટલું નહીં, નાના નાના પ્રસંગમાં બર્થડે આવે, દિવાળી આવે, એ પ્રસંગમાં સાચી દીધા. આ પ્રસંગ મને વધારે મા બાપ યાદ આવે ને, જ્યારે છોકરો બહાર હોય દૂર પ્રદેશ હોય, દિવાળી કેમ ફોન કરે છે, બર્થડે ઉપર કેમ ફોન જાય છે, એ પ્રસંગે વધારે મા બાપ યાદ આવે. એ વખતે પણ બાપા ખાસ યાદ કરીને જમાડે રમાડે પ્રસાદ મોકલે, પિતૃપ્રેમ. એ છોકરાને પછી તો સંગીત મેળવન એટલા નિપુણ થયા, સાંઈ બાપાએ એ લોકોને એક સ્પર્ધાની પણ ગોઠવણી કરી આપી. મ્યુઝિક ઇન્ડિયા ઓલ ઇન્ડિયાની એક સ્પર્ધા હતી મુંબઈમાં, એમાં આ બે છોકરા, એક છોકરાને દાખલ કરવામાં આવે છે, એ છોકરો ઓલ ઇન્ડિયામાં નંબર લાવે છે સંગીતમાં ગાવામાં. છોકરો એટલો આગળ વધે છે, બાપા એનું પ્રોત્સાહન આપે છે. એમાં તો વચ્ચે એવું પણ બને છે એના કોન્ટ્રાક્ટ એક સાઇન થાય છે કંપની સાથે, એમાં પણ કંઈ આમ એ બિચારો ભોળો છોકરો એમાં કંઈક બની બનાવી જાય છે ને, બાપા એમાં પણ માર્ગદર્શન આપે છે કે જો હવે આવું કરશે આવું કરશે ધ્યાન રાખજે. એ છોકરો આગળ વધે છે વધે, દેશ પરદેશનો પ્રોગ્રામ થાય છે, બહારથી લોકોને સ્પોન્સર આવે છે કે તું અહીંયા આવ તું અહીંયા આવ અહીંયા આવ. બાપા સાથે એ જાય છે, એ બધે પ્રોગ્રામ પણ આપે છે, સારામાં સારા મોટા મોટા હોલમાં એના એના પ્રોગ્રામ થાય છે, એની કસેટો બહાર પડે છે. આજે એ સંસ્થામાં બહુ જ મોટી સેવા કરી રહ્યા છે. અને એટલું જ નહીં, બાપા કેટલી બધી ઝીણી ઝીણી પણ ધ્યાન રાખે છે. બાપા સાથે અમે 98 બાપા સાથે ત્યાં પરદેશ હતા, એ વખતે આ છોકરો યુવાન બાપાની જ આજ્ઞાથી ત્યાં અમેરિકા બધા કાર્યક્રમ આપવા માટે આવ્યો હતો નવરાત્રિમાં. બાપા જ્યારે ભારતમાં આવે છે પાછા, એ જ વખતે પાછો આ છોકરો આવે છે, બાપા એને તરત બોલાવે છે અને બાપા પૂછે કેટલું કમાણું, કમાણી કેટલી થઈ, એકદમ એમ ફ્રીલી હા, કારણ કે પોતાનો જ છોકરો છે ને. બાપા કે સ્વામી પેલું છોકરા કે સ્વામી આટલું આટલું છે, હવે કેમ ક્યાં મૂક્યા પૈસા. બાપાજી સલાહ આપજો આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છોકરાની, જો એક જગ્યાએ નહીં રાખવાના, અને પાછા થોડાક બોન્ડમાં નાખવાના, થોડુંક શેરમાં, થોડુંક આમ કરવાનું, થોડુંક એક મૂડીમાં રાખવાનું, થોડુંક ઇન્વેસ્ટ કરવાના, બધે આમ થોડુંક જુદું જુદું રાખવાનું, કંઈક હલવાઈ જાય તો એક સાથે બધું હધવાઈ ના જવાય, આપણે બધું એકદમ ઝીણવટપૂર્વક એનું આખું ઘરના ફાઇનાન્સીસ બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. એને પોતે વાત કરી બાપા કેટલું ધ્યાન રાખે છે. અને એ આજે છોકરો કેટલો મોટો થઈ ગયો, રાષ્ટ્રપતિના હાથે એનું સન્માન થયું. આ બાપાના પુત્રો છે, આ બાપાએ પોતાને એવા છોકરાને નાના મોટા નાના નાના હોય ત્યારથી લોકોને મોટા કર્યા છે. બીજા પણ કેટલાક પુત્ર પ્રેમ પિતૃપ્રેમના પ્રસંગો છે એ આપણે આગામી દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ.

છે. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ ની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવ ની જય. જય જય. ગુણાત્યાન સ્વામીએ એમની એક બીજા પ્રકરણની વાતમાં વાત કરી છે કે આ સંત સમાગમનો મહિમા કેટલો છે. સ્વામી પોતે કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સંતને સમાગમ કરવાનો મહિમા કયો છે? રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈએ ને નહીં તો વાયુ ભડકીને પણ આ સમાગમ કરવા જેવો છે. અત્યારે આપણે જે પ્રસંગો દ્વારા સ્વામીશ્રીનું સમાગમ આપણે કરી રહ્યા છે એ કેટલી અગત્યની બાબત છે, કેટલું મહત્ત્વ સ્વામી આપે છે, કેટલી પ્રાયોરિટી આપે છે કે કદાચ વાયુ ભરખવું પડે, એટલે કે વાયુ ભરખીને પણ રહેવું પડે, ખાવા અન્ન ના મળે, પીવા પાણી ના મળે, તેમ છતાં પણ આ સમાગમ કરવા જેવો છે. કારણ કે આ સમાગમ એ પ્રાણવાયુને સમાન છે. સત્સંગમાં આપણા માટે સત્પુરુષ એ પ્રાણ સમાન છે. સ્વામી સમજાવે છે કે એ પ્રાણનું જેટલું આપણે સેવન કરીએ એના આધારે આપણો સત્સંગ આપણો વધારે વધારે ખીલી ઉઠે છે. પણ આપણે એવા સાધુનો સમાગમ મળ્યો છે, એવા માતૃ હૃદય સંતનો આપણે સમાગમ આપણે મળ્યો છે કે ક્યારે આપણે વાયુ ભરખવા જ નહીં દે, એટલે કે આપણે ભૂખ્યા રાખશે જ નહીં. કારણ કે માતા છે ને, માતા ક્યારે પોતાના બાળકને ભૂખ્યો રાખે? એમ સ્વામીશ્રી પણ એવા સાચા માતા છે કે પોતાના નાના મોટા ભાઈ ભાઈ બધાને જમાડે છે. એના કેટલાક પ્રસંગો આપણે આજે જોવાના છે, પણ પહેલાં આપણે સૌ રોજની જેમ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ મનમાં ધારીને આપણે આ શ્લોકનું જ્ઞાન કરીએ સાથે.

છેલ્લા કેટલા દિવસથી આપણે જોતા હતા કે માતા જેમ બાળકને ધવડાવે છે એમ સ્વામીશ્રી પણ પોતાના આવા સંતાન જેવા હરિભક્તોને ધવડાવે છે. આપણે જોયું કે દૂધ તો એક પ્રતીક માત્ર છે, પ્રેમનું પ્રતીક છે, સ્વામી પ્રેમ દ્વારા બધાને પોષે છે. એનાથી પણ આપણે આગળ જોયું કે માતા જેમ પોતાના શરીરમાંથી દૂધ આપે છે, પોતાનો ભોગ આપે છે, એમ સ્વામીશ્રી પણ આપણા માટે કેટલું મોટું આત્મસમર્પણ કર્યું છે, શેનું શેનું સમર્પણ કર્યું છે, કેટલા ભોગે પોતે સમર્પણ કરે છે એને ઘણા બધા આપણે પ્રસંગો જોયા. પણ માતા બાળકને આખી જિંદગી કંઈ ધવડાવતી નથી, 5 મહિના 6 મહિના બહુમાં બહુ 8 મહિના, પણ પછી શું? પછી માતા બાળકને તડછોડી દે છે કે બસ મારું કામ પૂરું થઈ ગયું. પછી પણ માતા બાળકને પોષે છે, એને બાહ્ય રીતે સ્થૂળ રીતે પણ એને જમાડે છે, અને એના દ્વારા પણ એનો પ્રેમ એ પ્રગટ કરતી હોય છે. એને જે માતા જમાડે છે ને એ બાળકને હંમેશા જિંદગીભર રહે છે, યાદ રહે છે. માતા જે બાળકને જમાડે છે અને એ વખતે આખો જે વાતાવરણ જામે છે ને એ કદાચ બીજે ક્યાંય ના જામે. એ વસ્તુ જ એવી છે કે આપોઆપ એકબીજાથી નજીક આવાય છે, કારણ કે માતા ભલે કદાચ છોકરો રોટલો જ આપતી હોય છોકરાને, પણ જેમ પ્રેમસભર રીતે એ રોટલો આપતી હોય એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. ગઈકાલે આપણે પેલી વાત કરી રેવી સભામાં, પેલા ઋષિનું પાત્ર, હૃદયનું, માનવ હૃદયનું પાત્ર એ બીજું કશું નથી માગતું કે મને પ્રેમથી રોટલાનો બટકો આપો ને તો પણ મારું પત્ર ભરાઈ જાત. માણસ માગે છે પ્રેમ. એ નાનો મોટો ગમે તે હોય, રાષ્ટ્રપતિ કેમ ના હોય, એને પણ આ પ્રેમની એક ઝંખના છે, પ્રેમની એક ભૂખ હોય છે. સ્વામીશ્રી પાસે જ્યારે 2001 સાલમાં એપીજે અબ્દુલ કલામ સ્વામીશ્રી પાસે આવ્યા, એ વખતે પોતે રાષ્ટ્રપતિ નહોતા, છતાં પણ ભારતના એક નામાંકિત પોતે વૈજ્ઞાનિક હતા, અને ભારતને જે પણ કંઈ 3-4 જે સૌથી પ્રસિદ્ધ જે કંઈ પારિતોષિક હોય, ઉપાધિ હોય, ભારત રત્ન, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, આ બધા જે કંઈ ઉપાધિ છે એનાથી પોતે આ વિભૂષિત થયા છે, એવા પોતે બુદ્ધિશાળી માણસ છે. સ્વામીશ્રી 2001 સાલમાં તો ત્યાં આપણું મંદિર નહોતું થયું, એટલે આપણે નીતિનભાઈ ગઢિયાનું જે ઘર છે ત્યાં સ્વામી આપણને ઉતારો હતો. સ્વામી આપણને ત્યાં મળવા માટે આ અબ્દુલ કલામ આવે છે, સાથે એમના સેક્રેટરી YS રાજન એ પણ ભેગા હોય છે. 2-2.5 કલાક સુધી બાપાની સાથે ત્યાં રહે છે, અને બાપા સમક્ષ એમની જે પણ કંઈક આ ભારતમાં યોજના છે, સંકલ્પના છે, વિઝન 2020, કે ભારતને આપણે 2020 સાલમાં ક્યાં લઈ જવું છે, વિકસિત દેશ તરીકે આપણને સ્થાપિત કરવો છે, એ આખી જે એમની સંકલ્પના હતી બધી એ બાપા આગળ બધા પ્લાન્સ દ્વારા, કમ્પ્યુટર બધા પ્રોજેક્શન્સ દ્વારા ત્યાં રજૂ કર્યું. ત્યાર પછી સ્વામી બાપાએ આશીર્વાદ બહુ સારા આપ્યા બાપા કે અમારા જૂના વખતમાં ભારતમાં પણ તમારા જેવા જ બધા વૈજ્ઞાનિકો હતા, એ લોકો પણ ઋષિ જ હતા, તમારા વાળ પણ જેમ લાંબા છે લોકો પાસે પણ એવી જટા હતી, એ બાપા બધી વાત કરી. પછી પ્રેમથી જમવા માટે મોકલ્યા. જમતા જમતા લગભગ 1.25 કલાક થઈ ગયો, સંતો સામે બેઠા હતા, સંતો પીરસ હતા, અને અબ્દુલ કલામ વાતો કરતા જાય ને જમતા જાય. એ વખતે આમ જમવાનું પૂરું થયું ત્યારે અબ્દુલ કલામ એક જૂનો પ્રસંગ યાદ કર્યો કે સંતો અહીંયા જમતા જમતા મારી મા મને યાદ આવે છે, કે હું જ્યારે ભણતો હતો કે લગભગ મારા સમગ્ર આ વિદ્યાભ્યાસ કાળ દરમિયાન હોસ્ટેલમાં જ રહ્યો છું, એટલે કે 10-15 વર્ષ સુધી મેં હોસ્ટેલનું જ ખાધું છે. પણ કે જ્યારે જ્યારે હોસ્ટેલ ખાઈને હું જ્યારે ઘરે આવું ને તારી માને હું અવશ્ય કહેતું કે મા કે હોસ્ટેલમાં હું જે ખાઉં છું ને એ જ અહીંયા ખાવાનું હોય છે, બીજું કંઈ બહુ જાજો ફેર હતો નથી, છતાં પણ હોસ્ટેલનું ખાવાનું કેમ મને ભાવતું નથી, તારું ખાવાનું મને કેમ, ઘરનું ખાવાનું કેમ ભાવે છે. ત્યારે કે એ વખતે મારી મા બહુ આમ પ્રેમથી મને વાત કરતી કે બેટા તારી વાત સાચી છે, હોસ્ટેલમાં જે પણ કંઈ ખાવાનું આપતા હોય છે એ કંઈ ઘર કરતાં બહુ કંઈ જુદું નથી હોતું, એમાં કે હીરામણે નથી જડેલા, પણ એ જ રસોઈ હોય છે, એ જ સીધું સામગ્રી હોય છે, પણ ફેર એટલો જ પડતો હોય છે કે જ્યારે મા પીરસે ને એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે તને ભાવે છે.
અબ્દુલ કલામે વાત કરી કે એ વખતે મને જે ઘરનું ખાવાનું ભાવતું હતું, આજે મને એ જ અનુભવ થાય છે કે આજે સંતો મને સામે બેસાડીને પ્રેમથી અને આશીર્વાદ સહિત મને જમાડી રહ્યા છે. આવા મોટા બુદ્ધિશાળી માણસને પણ આ પ્રેમ સ્પર્શી જાય છે, માતૃપ્રેમ, કે માતા જ્યારે જમાડે છે ત્યારે એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે એ ખાવાનું પ્રસાદી રૂપ બની જાય છે. સ્વામી બાપા પણ અનેક અનેક પ્રસંગે નાના મોટા હરિભક્તોને જમાડતા હોય છે. આમ સ્થૂલ દ્રષ્ટિએ આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તો એમનું જ છે, ભગવાન તો અન્નદાતા છે જ. આ સંસ્થાની રીતે પણ આપણે જે પણ કંઈ કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું સ્વામી બાપાનું જ દીધેલું છે. પણ સ્થૂળ રીતે પણ સ્વામીશ્રીએ કેવા પ્રસંગોમાં નાના બાળકોથી માંડીને યુવાનોથી માંડીને વડીલોથી માંડીને સંતો સુધી બધાને કેવી રીતે જમાડ્યા છે એના કેટલાક પ્રસંગો આપણે જોઈએ. સ્વામીશ્રીના મનમાં એક હંમેશા જમવાની બાબત આવે ત્યારે ઉલટ આવી જતી હોય છે. નાનો બાળક પણ કેમ ના હોય, સ્વામીશ્રી લીમડી માતા અને એ વખતે સ્વામી પોતે જમતા હતા, ઠાકોરજી જમાડી રહ્યા હતા. અને એ વખતે ઘનશ્યામભાઈ એમના 6 મહિનાનો એક નાનો બાળક લઈને આવે છે, એના બધું કુણાલ, અને એમને તો તેડી હાથમાં તેડીને જ લાવ્યા હતા. પણ સ્વામી બાપાએ જોયો કે આ નાનો છોકરો સામે આવ્યો છે, બ્રાહ્મણ હશે, એટલે સ્વામી બાપાએ એને જોઈને કંસાર મંગાવ્યો સંતો પાસેથી કે કંસાર લાવો. પછી સ્વામી બાપા જમતા જમતા જ આમ ચપટી ભરી કંસાર, પહેલાં તો પૂછ્યું કે આ ખાય છે ને હવે, આમ ખાતો થઈ ગયો કે હા સ્વામી ખાય છે. એટલે સ્વામી જમતા જમતા જ એક ચપટી કંસાર લઈ અને કુણાલના મોઢામાં કંસાર મૂકી દીધો. કંસાર તો પેલો છોકરો ગળી ગયો, આમ ખાઈ ગયો, ગળ્યો એટલે થઈ જાય ભાવે. પણ પછી બાળકે કુણાલે મોઢું બીજી વાર ખોલ્યું એટલે બાપાએ બીજી ચપટી લીધી અને બીજી વાર મોઢામાં નાખ્યું. કુણાલને ભાવી ગયું આ તો ફાવી ગયું, ત્રીજી વાર ખોલ્યું, ત્રીજી વાર બાપાએ ચપટી આપી, ચોથી વાર, પાંચમી વાર. પેલા બાળકની પણ શ્રદ્ધા હતી કે બાપા જો આપતો તો આપણે લેવો જ છે કંસાર, અને બાપાને પણ શ્રદ્ધા કે જો આ લેતો તો આપણે આપવો જ છે. એમ અરસ પરસ સ્વામીશ્રીએ લગભગ 5-6 ચપટી ત્યાં બાળકના મોઢામાં સ્વહસ્તે એ કંસાર જમતા જમતા સ્વામી બાપાને ત્યાં જમાડ્યો. આ નાના બાળકની વાત થઈ. બીજો જ આવો એક બાળકની વાત છે, મૂળ અમેરિકામાં રહેતા આપણે ખરી ભક્ત કૌશિકભાઈ મૂળતો ભાઈલીના, એમનો પણ આવો જ એક પ્રસંગ બને છે. એમનો એક 6 મહિનાનો બાળક, એનામાં તો જિજ્ઞેશ, સ્વામી બાપાને આશીર્વાદ લેવા માટે અપાવવા માટે પોતે આવે છે. બાપાને મળે એને મળતા વેત જ એનો જે આ 6 મહિનાનો બાળક બાપાના ખોડામાં જ મૂકી દે છે, કહ્યું બાપા આ જિજ્ઞેશ. અને બાપા જેમ જિજ્ઞેશને રમાડતા હોય અને વાતો કરતા હોય, વાતો પછી કઈ કરી, એકદમ આમ ઉચ્ચ આધ્યાત્મિક પ્રકારની વાતો કરી, બ્રહ્મ જિજ્ઞાસાની વાત કરી. બાપા કે એમ જિજ્ઞેશ નામ છે, બસ બહુ સારું, ત્યારે ભગવાનની જિજ્ઞાસા રાખજે, જગતની નહીં, મોટા થઈને આપણે ભગવાન ભજવા છે, અમેરિકાનો રંગ ના લાગી જાય, ધ્યાન રાખજે. આવી રીતે સ્વામીશ્રી આ 6 મહિનાના બાળક સાથે વાર્તાલાપ કરે છે. સ્વામી વાતમાં લખ્યું છે કે 4 પ્રકારના સુખ છે, ભગવાન સંબંધી 4 પ્રકારના સુખ છે, દર્શન, વાતો, મળવું અને પ્રસાદી. હવે આ છોકરો મુમુક્ષુ હશે એ સુખ લેવા જ આવ્યો હતો, 3 સુખ તો બાપા આપતા હતા જ, દર્શન તો થયા હતા, ખોડામાં જ બેઠો હતો, મોડો તો વાત જ નથી, અને બાપા વાતો કરતા હતા સામેથી. હવે એક બાકી હતું પ્રસાદી, બાપા તો બેઠા હતા, કંઈક બાજુબાજુમાં કંઈક પ્રસાદી નથી, હાથમાં પણ પ્રસાદી નથી. બાળક એવો ઉત્સાહી હશે, બાળક નથી કે આપણે સુખ લેવું જ છે, સ્વામીને પણ હતું કે આપણે સુખ લેવું જ છે, તો બાપાના હાથમાં પ્રસાદી નથી, બાળક નથી કે પ્રસાદી ક્યાં બીજી ક્યાં ગોતવા જાવી, હાથ તો છે ને. બાપાનો હાથ પકડી અને સીધી આંગળી મોઢામાં નાખી દીધી, અને બાપાએ આંગળી ખેંચી પણ નહીં, સ્વામી એને આંગળી ચૂસવા દીધી. બાજુમાં સંતો આ લીલા જોયા કરે કે આ બાળક બસ બાપાની આંગળી ચૂસ્યા કરે છે. બાજુમાં પીડી સ્વામી હતા, બાપાને પૂછ્યું કે બાપા આને કેવો રસ આવતો હશે, આમ ખાટો, તૂડો, ગળ્યું અથવા તો તીખું, કેવો રસ આવતો હશે? બાપા બોલ્યા કે આ તો ભગવાનનો રસ છે, કેમ જિજ્ઞેશ? અને જિજ્ઞેશ સામે જોયું, જિજ્ઞેશ તો એકદમ ખિલખિલાટ હસતો હતો અને ચૂસ્યા કરતો આંગણી, જાણે મૌન સંમતિ આપતો ને કે આ તો ભગવાનનો રસ મને મળી રહ્યો છે. આવી રીતે સ્વામી બાપા બાળકને પણ જમાડી શકે છે, બાપા યુવાનને પણ જમાડી શકે છે. એવા પણ કેટલા પ્રસંગો આપણને જોવા મળે છે કે સ્વામી બાપાએ યુવાનોને જમાડ્યા હોય. સ્વામી બાપા સાથે ઇન્દ્રવદનભાઈનો પ્રસંગ છે, વર્ષોથી એમની સાથે ત્યાં ગાડી ચાલક તરીકે એમની સેવા બજાવે છે. બ્રહ્મોપનિષદમાં એમનો સ્વાનુભૂતિનો એક પ્રસંગ પોતે ટાંકે છે. આમ તો એ કહે છે કે જ્યારે જ્યારે બાપાની સાથે ટ્રાવેલિંગમાં જવાનું થાય ને ક્યારેક કંઈક બાપાના હાથમાં પ્રસાદ આવી ગયો હોય
તો અવશ્યપણે મને આપે જ. અને ક્યારેક કંઈક દાડ્યા હોય અથવા તો કંઈક સિંગદાણા કે એવું કંઈક બીજું કંઈ આવ્યું હોય સ્વામી બાપા પાસે, તો બાપા માન એક બે કે આમ એવા ત્રણ ચાર દાણા લે, બાકી મુઠ્ઠી ભરીને મને આપી દે. ગાડી ચલાવતા ચલાવતા પણ કદાચ હું ક્યારેક ના પાડું તો એમનો જમણા હાથ લઈ અને મારી ડાબી મુઠ્ઠીમાં આમ દબાવીને આપે. કદાચ હું હજી એમ જીત કરું કે ના સ્વામી નથી ખાવો, તો એકદમ જોરથી દબાવીને પણ મારા હાથમાં મૂકી જ દે અને આપ્યા પાર કરે. એવી સ્વામીશ્રીની આવી ખાસિયત એમને નોંધી. અને પ્રસંગ એક એવો એમને નોંધ્યો છે કે એકવાર ગાડી ચલાવતો ચલાવતો સ્વામી બાજુમાં અને પોતે ગાડી ચલાવે, પણ કે ગાડી ચલાવતો ચલાવતો સ્વામીશ્રીએ મેંદુવાડા ચટણીમાં બોડી બોડીને પણ મારા મોઢામાં સ્વામી બાપાએ એવી રીતે પણ જમાડ્યું છે. બાપા એ વખતે એવું બોલેલા કે પહેલાં તો કે અત્યાર સુધી તો એવું જ પૂછી લેતા કે ઇન્દ્રવદન જમ્યો ને, પણ કે આજે તો આવો પ્રત્યક્ષ લાભ મળ્યો. બાપા એવું બોલ્યા, એક્ઝેક્ટ શબ્દ એવા છે, પણ કે આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો, આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો. એનો અર્થ શું થયો? સ્વામી રાહ જોતા હતા એ ક્યારે ચાન્સ મળે ને ક્યારે આવે આવી રીતે ઇન્દ્રવદન, એમ જેમ માં પોતાના બાળકના મોઢામાં આઈટમ કોડિયો મૂકે એવી રીતે સ્વામી એકદમ પ્રેમથી ઇન્દ્રવદને પણ ત્યાં જમાડે છે. સ્વામી બાપા આવી રીતે સ્વહસ્તે ડાયરેક્ટ જમાડે એવા પણ કેટલાક પ્રસંગો છે. વિદ્યાનગર સ્વામી બાપા છાત્રાલયમાં આવે ત્યારે અમુક બાપાના જૂના જંબુરિયા બધા કિશોર

સ્વામી બાપાએ પછી આ મુકેશ થાંકીના મોઢામાં બાપે ત્યાં પ્રસાદી આપી. સ્વામી મોઢામાં પ્રસાદી આપે છે, મોઢાની પણ પ્રસાદી આપે છે. 94 સાલમાં સ્વામી શ્રી બોસ્ટન હતા અને એ વખતે બપોરે ઠાકોરજીને જમાડી, જે પણ કંઈ મુલાકાત હતી એ મુલાકાત પૂરી થઈ અને બાપા 1:30 વાગ્યા પોતે આરામ તરફ જઈ રહ્યા હતા પોતાનું ઉતારે. એ વખતે રસ્તામાં અક્ષર આવ્યો. અક્ષર આપણા અત્યારે જે પ્રદીપભાઈ બાપા સાથે જે સેવામાં જોડાયેલા છે વર્ષોથી, એમનો પોતે આ પુત્રીજો થાય, મહેન્દ્રભાઈનો દીકરો. હવે એના એક કઝિનભાઈ, મેં આપણા અનુષના ફાધર નામ શું, વિજયભાઈ, હા વિજયભાઈ, મહેન્દ્ર, 3-4 લોકો ભાઈઓ છે. ફોલ રિબન આખું મંદિર આ કુટુંબ જ આખું તૈયાર કર્યું છે. અને એમના બીજા કે ત્રીજા ભાઈ આ વિજયભાઈ અનુષ, આ વખતે બાપાએ એમને હ્યુસ્ટનમાં દીક્ષા પણ આપી. હવે આ અક્ષરની વાત ચાલે છે, નાની ઉંમર છે, 94 એટલે આજથી 10 પહેલાં, માં 8-10 વર્ષની કદાચ ઉંમર હશે. એ વખતે સ્વામી બાપા જ્યારે આમ ભોજન કરીને નીકળ્યા હતા, આરામ માટે જતા હતા, એ વખતે બાપાએ છે ને મુખવાસમાં આંબળું લીધું હતું, એટલે મોઢામાં જે આંબળું હતું અક્ષરને જોયું ને બાપાને ઉલટ આવી ગઈ. બાપાએ મોઢામાંથી આંબળું લઈ અને અક્ષરને આપ્યું. અક્ષર કે આ શું છે, એટલે મોઢું બગાડ્યું. કે બાપા કે આ તો દવા છે. કે હે, કે આ તો તેને રોગ ના થાય ને એના માટે દવા છે. કેમ એમ, કે અક્ષરે ત્યાં રાજી થકા એ આંબળું બાપાનું મોઢાનું પ્રસાદીનું ત્યાં બાપાએ એનું ત્યાં જમી લીધું. પેલા અક્ષરે ત્યાં જમી લીધું. સાંઈ બાપા અમુક વાર એવી રીતે પ્રસાદી આપે ને, આ તો મોઢાની પ્રસાદી, પણ આપણે એ આપણી રીત પણ એકદમ વિશિષ્ટ હતી. ઘણા જૂના સંતો અમે સાથે જે ભણતા હતા એ લોકો છાતરની જૂની જૂની સ્મૃતિઓ કરે કે સ્વામી બાપા કેવી રીતે ત્યાં જૂના, જ્યારે ત્યાં બ્લોકમાં હતા આજથી લગભગ 10 પહેલાં, તો જ્યારે બહુ બાંધકામ બહુ થયું નહોતું અને બાપાનો ત્યાં ઉતારો પણ, જે નવો હોલ પણ હતો થયો, એ વખતે સાંઈ બાપા પૂજા, જે જૂનો એ બ્લોક છે એની ઓસમી બાપા પૂજા કરતા. અને અત્યારે જે પણ નાનો બગીચો જેવો છે વચ્ચે, ત્યાં બધા સંતો અને છાત્રો બધા બેઠા હોય. ક્યારેક તો જ્યારે વેકેશન હોય, બધા બીજા બધા વિદ્યાર્થીઓ ઘરે ગયા હોય, ત્યારે જે એકદમ નજીકના બધા જે છાત્રો હોય, કિશોરો સંતો સાથે પણ એકદમ જોડાયેલા હોય, એ લોકો વેકેશનમાં પણ ત્યાં રહ્યા હોય, સેવા કરે, આગળ પાછળ ત્યાં ગામડામાં પ્રચાર કરવા માટે જાય. અને એવા સમયે કે સ્વામી બાપા આવ્યા હશે, ઓસમી બાપા પૂજા કરે અને ત્યાં યુવકો કિશોર ત્યાં લાભ લે. બાપા પછી ત્યાં પૂજા પછી ત્યાં જ નાસ્તો કરવા માટે બેસતા અને છોકરાઓ નોંધતા કે અનેક વાર સ્વામી બાપા એવું કરતા, એવી લીલા કરતા કે જ્યારે બાપા નાસ્તો પૂરો કરી લે પછી સામે જે 5-6 કદાચ કંઈક એવા યુવકો હોય કિશોરો, તો બાપાએ પોતાના થાળમાંથી પ્રસાદ ફેંકે અને અંદર અંદર જે સ્પર્ધા થાય, બાપા ગોટું લે કે આ કોણ ગોટો ખાશે હવે, પછી કદાચ પેંડો લે, આ તો કંઈક એવી કંઈ નાની નાની આઈટમ હોય ને બધાને એકબીજા પાસે ખેંચે ફેંકે. અને પછી બધા છોકરાઓ આમ કેચ કરે, આમ કેચ કરે, કે તું નહીં, તારો વાર આવી ગયો, તું ખસી જાવે, કે આનો વારો છે, એમ કહીને બાપા નિશાન મારીને આને ફેંકે, આને ફેંકે, આમ ફેંકે. એવી રીતે સ્વામી બાપા યુવાનોને પણ સ્મૃતિ આપતા. બીજો એક પ્રસંગ એક યુવકનો છે. સ્વામી બાપાને કદાચ આમ થોડોક દૂર હોય, આ તો મોઢાની વાત કરી, મોઢામાં ડાયરેક્ટ આપે, થોડાક દૂર હોય તો ફેંકીને આપે, કદાચ વધારે દૂર હોય તો પણ સ્વામી બાપાના મનમાં રહી જાય કે આપણે આને જમાડવો છે, જમાડવું રહી ગયું. જીતુ મલાવીનો એક પ્રસંગ છે. આપણે જીતુ માલાની જે પહેલા પ્રસંગ કીધો હતો ને, બાપાએ લુસાકા એરપોર્ટ ઉપરથી ફોન કરેલો અને એમાં વાત કરી કે આઈ લવ યુ, એ જ જીતુના બીજો પ્રસંગ છે. બહુ જ પ્રેમી, બાપા સાથે એકદમ પ્રેમથી જોડાયેલો, એના લગ્ન લેવાના હતા. એને તો એટલી બધી ઈચ્છા કે સાંઈ બાપા મારા લગ્નમાં આવે અને આવી રીતે આશીર્વાદ આપે. એને તો ત્યાં સુધી તૈયારી બતાવેલી કે જો સાંઈ બાપા આવવાની હા પાડે તો હેલિકોપ્ટર મોકલું, ત્યાં સુધી તૈયારી બતાવી કે સ્વામી બાપા તમે આવો ને આવો. પણ કોઈ રીતે સેટ થયું નહોતું, કારણ કે બીજા બધા હરિભક્તોના પણ ઘણા બધા કાર્યક્રમ ગોઠવાઈ ગયા હતા. એટલે સાંઈ બાપાને ત્યાં બોલાવ્યો ને, જ્યાં બાપા ત્યાં હતા, બાપાને આશીર્વાદ આપ્યા, પ્રેમથી રાજી પણ કર્યો. પછી તો જીતના મનમાં કંઈ અફસોસ રહ્યો નહોતો, બાપાએ બધું એકદમ સમજણની પણ વાત કરી અને એમાં જ એને સંતોષ આપી દીધો. એટલે જીતો તો નીકળી ગયો, પણ પછી બાપાએ તાત્કાલિક વિદ્યાનગર પત્ર લખ્યો ભગવતચંદ સ્વામી ઉપર. અને એ પત્રમાં બાપા જે લખે છે એ આપણે શબ્દશ વાંચીએ. બાપાના મનમાં શું હતું, બાપા લખે છે કે જીતુ અહીં ગઈકાલે દર્શન કરવા આવેલ, હવે તો નીકળી ગયો, ત્યાં પહોંચી ગયો હશે, આશીર્વાદ આપ્યા પણ મારે જાતે એને જમાડવો હતો, તે ઉતાવળમાં બની શક્યું નહીં, તો તમે મારા વતી અત્રેથી ઠાકોરજીની 1.5 પ્રસાદી મોકલેલ છે, તો તે જમાડજો, તે તમારા હાથે અડધું કે આખું ચપટું જમાડજો. સાંઈ બાપાને પેલો હજી આમ અંતરમાં રંજ રહી ગયો, વસવસો રહી ગયો કે એ આવ્યો ઉતાવળમાં, કેમ કે હાજર નહોતું અને નીકળી ગયો. તો સ્વામી બાપાએ ખાસ ત્યાંથી ઠાકોરજીને પ્રસાદીને 1.5 મોકલ્યા,
અને

પત્ર મોકલ્યો ભગવચન સંગે તમારા હાથે, કે જાણે હું જ પ્રત્યક્ષ આમ જમાડતો હોય તમારા હાથે, એની જેમ ફાવે એમ, અડધું કે આખું જેટલું હોય પણ એ રીતે તમે જમાડજો. અને બાપા પછી ફરીથી પણ નોંધે છે કે મારે ભેટ પણ આપી હતી, કે લગ્ન નિમિત્તે મૂર્તિ પણ ભેટ આપવી હતી, તો મૂર્તિ પણ મોકલેલ છે, તે ભેટ પણ આપજો. દૂર રહ્યા પણ જેમ માતા હોય, છોકરો પેલો કંઈ છાત્રાલયમાં જતો હોય તો માતા જેમ પેલી ટિફિન ભરી આપે ને, નાસ્તો ડબ્બો ભરી આપે, અને એ આખો અઠવાડિયા માટે ટિફિન હોય, નાસ્તો હોય, પણ છોકરાને તો માતાનો હોય, ઘરનો હોય, એટલે તો કદાચ છાત્રાને ના ભરતો હોય, બે ત્રણ દિવસમાં પૂરું કરી નાખે, પણ એને મનમાં રહ્યા કરે કે માતાને સંતોષ થાય કે મારું પણ દૂર રહ્યા એ પોતે ખાશે. આવી રીતે બાપા દૂર રહ્યા પણ આવા બાળકોને પણ પોતે, યુવાનોને પણ પોતે જમાડી શકે છે. અને સંતોને તો વાત જ શું કરવી, સ્વામીએ તો સંતોને જમાડવામાં કંઈ બાકી રાખ્યું જ નથી એમ કહેતો ચાલે. સંતોને, દરેક સંતને પૂછો, એવા તો અઢળક પ્રસંગો છે, એક એક તમે આઈટમની તમે સ્મૃતિ કરી શકો કે સ્વામી શ્રી આ વખતે દૂધપાક પીરસેલો, ચોથનો તો દૂધપાક છે જ, પણ એ સિવાય પણ કેટલા પ્રસંગો છે કે બાપાએ દૂધપાક આમ અનાયાસે પીરસ્યો હોય. નવાણાની સાલમાં સ્વામીશ્રી સાથે ત્યાં ગોંડલમાં દિવાળી ઉત્સવ કરવાનો થયો, એમાં નિમિત્તે બન્યું હતું કે જે મિલેનિયમ વર્ષ આવતું હતું 2000 સાલનું, એ નિમિત્તે કેટલીક પ્રશ્નોત્તરી બાપા સાથે ગોઠવેલી. અને એ પછી બ્લિસમાં પણ આવવાનું હતું, પછી તો એનો આખો કાર્યક્રમ બદલી નાખ્યો, પણ એ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ બાપા સાથે ગોઠવેલો. 2000 સાલ આવી રહી છે, ભવિષ્ય, વિશ્વનું ભવિષ્ય શું, એવું બહુ સારા બધા પ્રશ્નો પૂછાયા છે, બાપાએ બહુ અદભુત જવાબ આપેલા. એ નિમિત્તે ગોંડલ જવાનું થયું હતું. હવે અંકુરના દિવસો એટલે બાપા તો સ્વાભાવિકપણે એકવાર તો બધું રસોડું બધું જોવા માટે નીકળે જ. સંતોનો કાર્યક્રમ એવો, નિત્યક્રમ એવો રહેતો કે બાપા જો 12:30 જમવા આવે તો સવારે નાસ્તો કદાચ ના કરે, છોડી દે, બાપાની પૂજાનો બધો લાભ લે અને વહેલા જમી લે, કારણ કે બાપા 12:30 આવે એ પહેલાં જમીને બધા સંતો 12:15 બધા પરવાડીને વ્યવસ્થિત ત્યાં ગોઠવાઈ જાય. એટલે અમે કેટલાક સંતો ત્યાં રસોડામાં વહેલા જમવા ગયા. અમને ખબર નહીં કે સમય બધા જોવા માટે નીકળશે, પછી તો 11:30 તો અમે તો ત્યાં પહોંચી ગયા રસોડામાં. ત્યાં રસોડામાં તો ત્યારે જ ખાવું પડે કે સ્વામી બાપા બધું જોવા માટે નીકળ્યા છે, કે હવે હશે ચાલો બધા ભંડારમાં તો પાછળ બધા સંતો ગીર્દી કરે અને કદાચ આપણે જમી લે અને પાછળ બાપાને ભોજન દર્શનમાં પહોંચી જાય. બાપા કોણ જાણે કેમ બધું ભંડાર બધું જોવાતા ગયા, પણ અમે જમતા હતા સંતોને એ જ વખતે બાપા સંત રસોડામાં જ પ્રવેશ કર્યો. 3-4 સંતો અમે જમતા હતા અને બાપા અચાનક આવી ગયા. અમે તો આમ કલ્પના બને કે બાપા અત્યારે આ આટલી બધી ગીર્દી ને બધું ગંદકી ને બધું હતું, બધા વાસણ જેમ ત્યાં બધા પડેલા, સ્વામીશ્રી ત્યાં પધાર્યા, સીધું પૂછ્યું કે શું છે થાળમાં, અને એ જ વખતે દૂધપાક હતો, તો બીજું કંઈ પૂછવાનું હોય જ નહીં ને, સીધું પથ્થર ધર્યું અને સાંઈ બાપાએ પ્રેમથી ત્યાં બે ડોયા ત્યાં દૂધપાક આપ્યા, પછી બધા સંતોને આપ્યું. પણ સાંઈ બાપાએ સામેથી આમ ઉલટ આવી જાય કે આ છે, અમુક વસ્તુ બાપાની એવી આઈટમ છે કે આમ સામેથી આમ પીરસવાનું મન થાય, દૂધપાક છે, જલેબી છે, ઘારી છે, બદામપુરી છે, આવા તો બાપાએ કેટલા બધા પ્રસંગે, ગુલાબજાંબુ છે, એકવાર સ્વામી બાપાએ ત્યાં સારંગપુરમાં મોતિયા લાડુની પણ પ્રસાદી આપેલી, અને ક્યારેક કોઈક પ્રસંગે કોઈ બહારથી કંઈક આવ્યું હોય અને પ્રસાદી લાવ્યા હોય, જૂના મંદિરની પ્રસાદી હોય અથવા તો અન્નકૂટની પ્રસાદી હોય, અવશ્યપણે સ્વામી બાપા 2 ચપટી તો લે જ, પણ સૂચના આપે કે આ પ્રસાદી નાના ટુકડા કરી અને બધા એક મોટા વાસણમાં લાવીને બધા સંતો હરિભક્તોને વહેંચો. એમ સ્વામી બાપા તો હંમેશા એકની રીત જ છે કે સંતોને આમ આવા નાના મોટા પ્રસંગમાં જમાડવા. સ્વામી કદાચ દૂર હોય તો પણ એમના મનમાં રહ્યા કરે કે સંતો જમે આવી રીતે જમે. અમે 1998 ત્યાં બાપા સાથે પરદેશ હતા ન્યુયોર્ક, અને એ વખતે સારંગપુરમાં શ્રાદ્ધનો ઉત્સવ આવ્યો, એ વખતે પણ સ્વામી બાપાએ ફેક્સ દ્વારા બધા સંતોને કેવડાવ્યું કે તમે ખાસ જમજો, એ વખતે વરસાદને પણ બહુ આગાહી નથી, બહુ ખેંચાયો હતો વરસાદ. સ્વામી બાપાએ ત્યાં બધા કીધું કે જો પથ્થર છલકાશે તો ડેમ છલકાશે, એમ કહીને સાંઈ બાપા દૂર રહ્યા પણ બધાને આજ્ઞા કરી કે તમે આટલા પથ્થર જોજો, આમ આટલા પથ્થર જમજો, એમ કહી બાપાએ ત્યાં બધાને સ્મૃતિ સહિત બધાને ત્યાં જમાડ્યા હતા. સાંઈ બાપા ક્યારેક એવું કરે છે કે બીજા દ્વારા પણ ભલામણ કરે, જ્યારે કેરીની સિઝન આવે ત્યારે બાપા ખાસ સંતોને યાદ કરે, એમાં સારંગપુર સંતો માટે સાંઈ બાપાને વધારે એવું, નાના સંતો હોય ભણતા હોય એટલે બાપા એ લોકો માટે ખાસ કરી મોકલે. બાપા 99 સાલમાં બોમ્બે હતા, કેરીની સિઝન ત્યાં આવી ગઈ હતી, એટલે હરિભક્તો પણ તમારા બધા પ્રેમી હોય, જગમલ ભાઈને બધા બેઠા છે જૂનાગઢથી, તો અવશ્ય બાપા કેરી મોકલતા હોય છે. તો બાપા ત્યાં બોમ્બે કેરી વહેલી આવે એટલે બાપાએ ભલામણ કરી કે દરેક મંદિરમાં આપણે 50-50 કેરી મોકલી, સંતો બધા જમે, ઠાકોરજી જમે. પછી વાત તો થઈ ગઈ કે જ્ઞાનપીઠ સ્વામીને કહી દીધું કે દરેક મંદિરમાં 50-50 કેરી આપણે મોકલવાની છે. જ્ઞાનપીઠ સ્વામી કે ભલે સ્વામી આપની જેવી આજ્ઞા. બાપા પછી આ તો સવારનો કાર્ય વાત થઈ ગઈ,
પછી બાપા જમી લીધું, જમી લીધા પછી પોતે આરામમાં જાય છે, બાપા પલંગ ઉપર સૂતા હોય છે. એ વખતે અચાનક એમને યાદ આવે છે, એટલે જ્ઞાનપીસાની પાછા બોલાવે છે કે સારંગપુરમાં છે ને 200 સંતો રહે છે, કે ત્યાં 50 નહીં થઈ રહે, ત્યાં આપણે 300 મોકલી શકે. જ્ઞાનપીસાની ક્યાં સ્વામી 300 મોકલી દેશું, પણ જ્ઞાનપીસાની પણ એવા વિચારશીલ સ્વામીને આ રુચિ જોઈ ગયા કે સ્વામી આપણે એક ટ્રક મોકલી દેવી છે, ઘા એક ટ્રક મોકલી દો. એમ કહીને સ્વામી બાપાએ પછી સ્વામીની મરજી જોઈને બાપા બહુ રાજી થયા, એમ કહીને સ્વામી ટ્રક ભરીને ત્યાં કેરી મોકલી. ટ્રક ભરીને મોકલી કેરી, બાપા પછી જ્ઞાનેશ સ્વામીને ફોન કર્યો કે હવે એમ કેરી મોકલીએ છે, અને સ્વામી એવું બોલે કે કોઠારી કેરી મોકલી છે. પોતે તો યશ લેતા જ નથી કે મેં કેવડાવ્યું છે કે કોઠારી અહીંયાથી કેરી મોકલી છે ટ્રકમાં, ત્યાં તમારે આવશે, પણ ત્યાં ગઢડામાં મોકલજો, ત્યાં ભાવનગર મોકલજો, એમ નજીકના બધા જ મંદિરોમાં પણ સ્વામીએ કીધું કે મેં ત્યાં કેરી મોકલજો. આ સ્વામીની ભાવના. 84 પહેલાંનો એક પ્રસંગ છે, એની આસપાસનો જ પ્રસંગ છે. સ્વામી બાપા મુંબઈ હતા અને સ્વામી બાપા જમતા હતા. એ જ દિવસે સિઝનની પહેલી કેરી આવી, એટલે સામે સુરેન્દ્રસિંહ હતા બાપુ આપણા રાજકોટના, એટલે એ પણ પ્રેમી આપણા સંસ્થાના ટ્રસ્ટી છે. એટલે બાપુ સામે બેઠા અને બાપા જમતા હતા, એટલે બાપુ બોલ્યા કે બાપા જમો. પછી તો બાપા કે બસ કેરી છે, અત્યારે તો કેરી જમીએ છીએ. પછી કેરીની વાતો નીકળી, એમાં પછી બાપાએ બાપુને કીધું કે બાપુ સંતોને કેરી જમાડો. જમાડશો કે? હા જમાડે સામે, એમાં ક્યાં ના છે. પણ બાપા કે સંતો તો બધે જ છે, એ બોમ્બેના સંતો નહીં, સંતો તો બધે જ છે, મારા બધા ઠેર ઠેર બધા પહોંચે છે, સેવા કરે છે. તો બાપા સુરેન્દ્રસિંહ કે બાપા બધાને જમાડે. પછી બાપા ધીમે રહીને બોલા કે પણ કે આજે નહીં, દર વર્ષે, કે દર વર્ષે તમારે યોગી જયંતિના દિવસે સંતોને બધે જ કેરી જમાડવાની. બાપા કે બાપુ કે ભલે. બાપા પછી જમી લીધું, સુરેન્દ્રસિંહ જમતા જમતા મનમાં બધું મંથન ચાલતું હશે, બાપા જમી લીધું, ચડું કરી લીધું. પછી સુરેન્દ્રસિંહ સામેથી આવીને બાપાને કહે છે કે બાપા આજથી નિયમ કે દર વર્ષે યોગી જયંતિના દિવસે દરેકે દરેક મંદિરમાં સંતો કેરી જમશે, પછી જ અમે હું ને મારા પત્ની કેરી જમશું, આજથી તમારા સમક્ષ અમે નિયમ લઈએ. સાંઈ બહુ રાજી થયા, ડબ્બો આડ્યો. આવા હરિભક્તો પણ પ્રેમી છે સ્વામી બાપાના કહેવાથી. જેમ પેલો બાળક પિતા હોય અને આમ કંઈક દુકાનમાં જાય ને કંઈક બીજું કંઈ આપતું પછી તો પોતા માટે બાળક માટે પણ રાખે કે નહીં, આપણે ઘણી વાર હરિભક્તોને જોઉં છું અને પ્રસાદી આપતો હોય ને તો સાંઈ બીજું આપો ને ઘરવાળા માટે, ને પછી એમ ઘરે મને એમ 2-3 પેલા પેન્ડાના પીસ લઈ જાય એને પોતા માટે નહીં, કે એને ખબર છે કે જેમ એમ સ્વામી સેવા માત્ર હૃદયના છે, પોતાના બાળકને આવી રીતે પણ આ જમાડતા હોય છે. આવા તો સંતોનો તો જનરલ પ્રસંગ આપણે જોયા, ક્યારેક સ્પેસિફિકલી સાધકને પાર્ષદને અને સંતોને પણ જમાડ્યા છે. એવા પણ ખાલી એક નમૂનારૂપ આપણે આપણે દ્રષ્ટાંત જોઈએ. ગઈકાલે આપણે હિમાંશુભાઈ જે કીર્તન ગાય છે એમને બહુ સુંદર એક પ્રસંગ કીધો, એક નાના સાધકને પણ સ્વામીશ્રી ભૂલતા નથી, જમાડવાનું ચૂકતા નથી. અમારી સાથે જ પોતે એ સાધક આશ્રમ આવેલા, અમારી પહેલાં આવેલા, પણ ઘરે બધી અનુકૂળતા નથી એટલે સ્વામીશ્રીની આજ્ઞાથી જ પાછા અહીંયા આવ્યા. બાકી એમના તો મનમાં બહુ દ્રઢ હતું કે આપણે સાધુ જ થવું છે, સ્વામી બાપા માટે જ આપણે જીવન જીવવું છે. 51 સાલનો પ્રસંગ છે. એ વખતે એ પ્રસંગ એવો બને છે કે એક દિવસે પૂરણપુરીની રસોઈ હતી અને એ દિવસે બાપા પૂરણપુરી હોય એટલે ફિક્સ કે બાપા સંતોને પીરસવા આવે જ. પહેલાં તો ચોકામાં આવતા, પોતે એક પહેલાં તો ચોકામાં પીરસવા નીકળતા, પછી તો બાપા ચોકામાં સોફો નાખીને સંતો પછી નીકળે. હવે તો બાપાની અવસ્થા ને પછી ટાઈમ ને બધું એટલે પછી સંતો જ બાપાના જે જમતા હોય ત્યાં પ્રસાદી લઈને પછી જતા હોય છે. પણ એ વખતે બાપા પીરસવા નીકળતા હતા અને બધાને ખાવ પડી ગઈ. પૂરણપુરની રસોઈ એટલે આખો દિવસનો કાર્યક્રમ, સંતો બધા વહેલા ઉઠી જાય, ત્યાં બધી પૂરણપુરી જાતે સંતો બનાવે, આખો દિવસ એની સેવા ચાલે, પછી બાપા પ્રસાદી આપે. એટલે ફિક્સ થઈ ગયું હતું કે આવતીકાલે પૂરણપુરની રસોઈ છે ને બાપા પોતાના હાથે પીરસવાના છે. પણ બનવું એવું કે એના પછીના દિવસે એ બીજા કોઈ હરિભક્તની રસોઈ હતી અને એના માટે આણંદથી અમૂલ ડેરીમાંથી અમુક કંઈક વસ્તુ લાવવાની હતી. હવે કોણ લેવા જાય તાત્કાલિક? એટલે બ્રહ્મતીર્થ સ્વામીએ નારાયણ મુનિ સ્વામીને કીધું કે હવે આ મોટો માલ લાવવાનો છે, આપણે કોઈક સાધકને મોકલીએ. તો કે હવે કોને મોકલશું કાલે? તો પછી નારાયણ મુનિ સ્વામી કીધું કે આપણે હિમાંશુ છે ને, કેને આપણે મોકલીએ. તો હિમાંશુને આજ્ઞા કરી કે હવે તારે કાલે જવાનું છે સવારે, સીધા આનંદ પહોંચવાનો, ત્યાં ભાઈ આ મળશે વસ્તુ લઈ અને પછી તારે બીજે આજ એ જ રાતે તારે પાછું આવી જવાનું, કારણ કે બીજે દિવસે એની રસોઈ છે. હવે આને ખબર તો હતી જ કે એ જ દિવસે બાપા પૂરણપુરી પીરસવાના હતા. બીજા બધા અંદર અંદર પણ કીધું કીધું આજે તું ત્યાં ક્યાં હવા પાડી, આજે બાપા પીરસવાના છે કે આજ્ઞા થયેલા આપણે જવું જ પડે. સ્વામી બાપાએ જ મુનિ સ્વામીમાં રહીને આજ્ઞા કરી છે એટલે આપણે તો જવાનું જ. એટલે
એટલે એ સવારે તો નીકળી ગયો વહેલો, આનંદ ગયો, બધી ત્યાં કંઈક ખરીદી કરવાની હતી, અને બિચારા એવો અટવાઈ ગયો ને રાત્રે કંઈ બસ જ ના મળી.

રાત્રે મોડી રાત્રે 12 વાગ્યા પછી બસ મળી એ જયારે આવે છે ત્યારે મંગલા આરતીમાં હાજર થાય છે સવારના પોરમાં બીજી દિવસ સવારે. એટલે એ દિવસે આગલી દિવસે બાપાએ પૂરણપૂરી બધાને પીસી દીધી હતી. એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ માલ લઈને આવે છે સવારના બાપા મંગલા આરતીમાં આવે છે, પછી નાહી ધોઈ સીધે પૂજા પાઠ કરીને બાપાના દર્શનમાં વિચાર ચાલતા હતા, ઘોટાતા હતા, નાસ્તો એને ધ્યાન આપ્યા વગર થોડું ખાધું ના ખાધું ના જેવું કર્યું, ચરુ કરવા માટે બેઠો એ જ વખતે બ્રહ્મતીર્થ સ્વામી દોડતા દોડતા એમાં જોયું તો આવી ગયો ઉભર ઉભરે હાથમાં ધોતો કે સ્વામી મેં નાસ્તો કરી લીધો પણ હવે નથી બહુ કંઈક કંઈક ના એમને એવું હશે કે કંઈક એ વખતે બાપાની પૂજાની પ્રસાદી કે કંઈક આપવાની ઈચ્છા હશે. બ્રહ્મતીર્થ સ્વામી અંદરથી આવે છે, હાથમાં ડબ્બો હોય છે અને બ્રહ્મતીર્થ સ્વામી સામે બેસીને એ ડબ્બો ખોલે છે, એમાંથી 7 પૂરણપૂરી કાઢે છે. બ્રહ્મતીર્થ સ્વામી કહે છે કે બાપાએ મને ગઈકાલે આજ્ઞા કરી હતી કે સામે બેસાડીને આને જમાડજો. કે હિમાંશુ પણ કેવી રીતે કે બાપાએ ગઈકાલે પ્રસંગ એવો બની ગયો કે બધા જ સંતો પછી પાર્ષદો પછી સાધકો બધા લાઈનમાં આવતા તે પીરસતા એમાં બધા જ પતિ આવી ગયા. બાપા એ વખતે મને હું બાજુમાં હતો, બાપાએ મને પૂછ્યું કે પેલો જાડિયો ક્યાં ગયો, કે પેલો જાડિયો ક્યાં ગયો. બ્રહ્મતીર્થ સ્વામી કે હવે જાડિયો તો કેટલાય હોય, તો કે જાડિયો ક્યાંથી અમે ગોતવા જવું કે આ કોણ બાપા, કે બાપાને નામ યાદ નહીં તરત કે પેલો જાડિયો આપણો છે ને પેલો આવું બોલે ક્યાંથી નામ યાદ આવે. એટલે પછી મુનિ સ્વામી પણ ત્યાં હાજર થઈ કે બાપા કોઈક નહીં શોધે છે એમ. બાપા કે પેલો જાડિયો કેમ દેખાયો નહીં. ત્યારે મુનિ સ્વામી સ્ટ્રાઈક થયું કે આપણે ત્યાં આણંદ મોકલ્યો છે ને પેલી ખરીદી કરવા માટે. પછી મુનિ સ્વામી કે પેલો ગાય છે ને, હા પેલો ગાય છે, એના ફાધર નામ શું, ડાયાભાઈ ને, ડાયાભાઈ કે ડાયાભાઈ નો કે એ ક્યાં ગયો. મુનિ સ્વામી કે તો કંઈક આપણે ત્યાં આણંદ મોકલ્યો છે કે એમ. એમ કહીને બાપાએ બાપાએ તો ત્યાં વાસણ મંગાવ્યું, એટલે કે કંઈક વાસણ લાવો. બાપાએ ડબ્બો મંગાવ્યો ત્યાં સુધી રાહ જોઈ અને બીજા બધા સંતોને 5-5 પૂરણ આપી હતી, 5-5 પૂરણપૂરણી આપી હતી, અમુકને થોડીક વધારે આપ્યો હોય પણ જનરલી આમ રોજનો કોટા બધાનો નોર્મલ કોટા 5 પૂરણપૂરીનો હતો. સ્વામી બાપાએ ત્યાં 7 પૂરણપૂરી આપી, ડબ્બા મૂકી અને બ્રહ્મતી સ્વામીને આજ્ઞા કરી કે તમે સામે બેસાડીને જમાડજો. અને બ્રહ્મતી સ્વામી આવ્યા અને હિમાંશુએ ત્યાં જમી લીધું હતું, છતાં પણ બ્રહ્મતી સ્વામીનો આગ્રહ હતો, બાપાને એવો પ્રેમ હતો, સાથે સાથ નાસ્તા કર્યા પછી પણ એ પૂરણપૂરી પોતે જમી ગયો. આવા સામાન્ય સાધકને પણ સ્વામી બાપાએ યાદ કરીને આવી રીતે જમાડી શકે છે, એક પાર્ષદને પણ જમાડી શકે છે. બ્રહ્મતીર્થ સ્વામીનો જ પ્રસંગ છે, એમને જ પોતાના જીવનની ખેરામાં પોતે પ્રસંગ નોંધે છે કે પોતે પાર્ષદ માતા 84 આ પ્રસંગ. એમને પાર્ષદમાં નામ શું હતું, દેવદત્ત ભગત. હા દેવદત્ત ભગત. હવે ત્યારથી જ એમને રસોડની સેવા મળી હતી. 84 સાલમાં ત્યાં આપણે ભાદરામાં મોટો ઉત્સવ કરેલો, 199મો ગુણાતીત જયંતી મહોત્સવ. હવે એ વખતે તો રસોડામાં મુખ્ય સંત તરીકે ત્યાગવલ્લભ સ્વામી અને ઘનશ્યામ પ્રસાદ સ્વામી એ લોકોની નીચે કેટલાક પાર્ષદો પણ મુકાયા હતા કે આવો મોટો ઉત્સવ હોય તો તમે પણ ત્યાં ભેગા જોડાઈ જાઓ. ત્યારથી એમની આ રસોડની સેવા પ્રવૃત્તિ બધી શરૂ થઈ ગઈ હતી. એ વખતે બાપા 84 પછી વિદેશ યાત્રા પછી ડાયરેક્ટ ત્યાં અમદાવાદ થઈને ભાદરા આવેલા. ડાયરેક્ટ બાપા ભાદરા આવે છે સવારના, ત્યાં આગલા દિવસે સ્વાગત સભા બધું ધામધૂમપૂર્વક થાય છે. બીજે દિવસ સવારે પૂજા કરીને પૂજા પહેલાં જ બાપા ત્યાં ગૌશાળાનું જે સ્થાન છે ત્યાં બાપા જોવા માટે આવ્યા. એ જ વખતે ત્યાં રસોડો અખબડ કરેલો, 15-20 હજાર માણસનું રસોડું થવાનું હતું બીજા દિવસે, જે મુખ્ય ઉત્સવના દિવસે શરદ પૂનમ દિવસ. એટલે બાપા જાણે ત્યાં આવી ગયા એ વખતે આ દેવદત્ત ભગત બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં હાજર. એટલે બ્રહ્મતીર્થ સ્વામી એટલે પેલા સ્વામી બાપાએ પૂછ્યું બધું પેલા પાર્ષદને જ કે કેટલું આપણે સીધું મંગાવ્યું છે, કેટલા માણસનું રસોડું આપણે કર્યું છે, કેવું છે, કેમ ને શું વ્યવસ્થા છે, બધું પૂછ્યું. અને બ્રહ્મતીર્થ સ્વામી એમની બુદ્ધિ પ્રમાણે બહુ સારા બધા જવાબ, એકદમ યથાર્થ બધા ઉત્તર આપ્યા. સ્વામી બહુ રાજી થયા કે બહુ તૈયાર છે પાર્ષદ બાપા. ત્યાં તો કંઈ ના બોલ્યા, પછી સીધા પૂજામાં જતા રહ્યા. પૂજા પૂરી થઈ પછી પણ બાપા બધું જ નિરીક્ષણ કરવા માટે ફરી આવ્યા. અને એ વખતે જે રસોડી વિભાગની ઓફિસ હતી એ વખતે આ ત્યાગવલ્લભ સ્વામીને ઘનશ્યામ સ્વામી બે હાજર હતા. ઓફિસમાં જાય છે તે બધા હિસાબનું બધું પૂછપરછ કરે છે. એ વખતે કોઈકે સ્વામી બાપાના હાથમાં એક નાળિયેરનો પાણીનો ગ્લાસ આપ્યો. સ્વામી બાપાએ આમ જીભે અડાડ્યો, માન એક બે કદાચ ઘૂંટણ નાના લીધા હશે, હાથમાં ગ્લાસ પકડી રાખ્યો. પછી હાથમાં ગ્લાસ હતો એવી રીતે બાપા ઓફિસમાંથી બહાર આવ્યા અને આમ કોઈને ગોતતા એવી રીતે ત્યાં ગોતતા હતા. આ પાર્ષદ જે સેવામાં તે લોકો પણ ત્યાં ઊભા હતા, દૂરથી દર્શન કરતા હતા. સ્વામી બાપાએ જોઈ લીધું કે આ દેવદત્ત ભગત અહીંયા સામે છે, નજીક બોલાવે છે અને બ્રહ્મતી સ્વામી તરત પગે લાગે છે. સ્વામી બાપાને જોરથી જબ્બો મારે છે અને હાથમાં ગ્લાસ તરે છે કે લે આ પીજા. એમ તો સંકોચ થાય કે બાપાના પ્રસાદનો આ ગ્લાસ કેવી રીતે પીવાય, તરત કે લઈ લે ચિંતા ના કરીશ. પછી બાપા કહે છે કે અત્યારે જ પીજા અને મારી હાજરીમાં જ પીજા, કારણ કે બીજો કોઈને આપવાનું તારે જ પી જવાનું છે. એમ બાપાની હાજરીમાં
બાપા એને પ્રસાદીનું આ નાનેલો ગ્લાસ પાણી ત્યાં બાપા એને પીવડાવે છે. આવી રીતે એક પાર્સને પણ પોતે તૃપ્ત કરી શકે છે અને સાધુને પણ તૃપ્ત કરી શકે છે. એક આમ જેમ માતા પોતાના બાળકને જમાડે એવો એક નાનો પ્રસંગ છે. બાબા મહેસાણા હતા અને અક્ષજીવન સ્વામી પોતે એવા વૈદ્યરાજ એટલે બહુતે પોતે ચ્યવનપ્રાસ બનાવેલું જાતે બધી ઔષધિ ભેગી કરીને અને બહુ જ પ્રેમથી ઠાકોરજીને ધરાવવા માટે ત્યાં બાપા પાસે મોકલેલું, ઠાકોરજીને ધરાવજો અને સ્વામીના સવારના નાસ્તામાં બાપાને પણ આપજો. કૃષ્ણવલ્લભ સ્વામી જ જમાડવામાં આવી. કૃષ્ણવલ્લભ સ્વામી એટલે અક્ષજીવન સ્વામીના પુરુષના કાકા થાય રોહિશાળાના. એટલે અક્ષજીવન સ્વામી મોકલેલું બાપાને થાળમાં નાની વાટકી જેવું કંઈક હશે. વલ્લભ સ્વામી બાપાને કીધું કે કવિએ સાક્ષરે આ ચ્યવનપ્રાસ મોકલ્યો છે. બાપા કે એમ? બાપાએ આંગળીથી ચ્યવનપ્રાસ તો લીધું થોડુંક, હજી પણ વાટકીમાં થોડુંક હશે એ બાપાએ બીજી આંગળી લીધી અને એ આંગળીથી વલ્લભ સ્વામીને કહે છે કે લે ખાઈ જા. હજી બાપે હાથ ધોઈ લીધા હતા અને જમવાનું બાકી હતું. બાપા કે લે લે ખાઈ લા. વલ્લભ સ્વામી કે બધા બેઠા છે ને મારે ક્યાં ખાવું આવી રીતે? તમારે આંગળીથી કે ના ખાઈ લે અત્યારે જ. બાપા વલ્લભ સ્વામી કે હું પછી ખાઈ લઈશ. કે ના અત્યારે જ ખાઈ લે અને આ જ ખાઈ લે, હું જે આપું છું એ જ તું ખા. વલ્લભ સ્વામી એવા સંકોચ પામી ગયા ને વલ્લભ સ્વામી પછી એમની હાથ બાપાની આંગળીમાંથી આંગળીથી ઉપર લઈ અને રસોડમાં જઈ ખાઈને પછી પાછા આવી ગયા કે જાહેરમાં બાપા આવી આપે સારું ના કહેવાય. પણ સ્વામીને આવો પ્રેમ કે જે માતા પોતાના બાળકના મોઢામાં આવી રીતે કોડીઓ મૂકી આવી રીતે સ્વામી બાપાએ વલ્લભ સ્વામીને પણ આવી રીતે જમવાનો ત્યાં આગ્રહ કરેલો. સંસ્કૃતમાં કહેવત છે, સંસ્કૃતમાં અમુક નાની વિધિ કહેવતો આવે છે કે આને આમ જ કહેવાય અને આમ જ કહેવાય. એમ ભોજન માટે એવી એક વાત આવે છે કે માતૃ હસ્તે ને ભોજનમ. ભોજન કોને કહેવાય? કે જે માતાના હાથેથી આપણે પ્રાપ્ત થાય એને જ ભોજન કહેવાય, બાકી બધું ખાવાનું કહેવાય. તમે જમ્યા ક્યારે કહેવાય? જ્યારે માતાના હાથે તમે જમો ત્યારે જ એ જમ્યા કહેવાય. એ માતાના હાથેનો જમવાનો એક મહિમા છે. કેમ આટલો મહિમા છે? કારણ કે જ્યારે માતા પીરસે ને એ વાત કંઈ જુદી જ હોય. કારણ કે માતાને બરાબર ખબર હોય કે મારા બાળકને શું ભાવે છે, કેવી રીતે ભાવે છે, કેવી રીતે ખાય છે, એની તાસીર શું છે, એની રુચિ શું છે, બધું જ એનું આખું જે આમ જમવાનું પણ જે વિધિ છે ને એ માતા જાણે. એને ખબર છે કે આને તીખું ભાવે છે, એને ખબર છે કે આ ગળ્યું ભાવે છે, એને ક્રમ ખબર છે કે પહેલાં થોડોક ભાત લે છે અને પછી શાક લે છે, અથવા પહેલાં મિષ્ટાન લે છે અને પછી શાક રોટલી લે છે, અથવા છેલ્લે આટલું છાશ તને જોઈએ જ, અથવા તો મિષ્ટાન મને આ જ ફાવે છે અને આ શાક નથી ફાવતું. કદાચ બીજા ગમેલા મહેમાન આવ્યા હોય અને ત્રણ ચાર શાક કર્યા હોય અને એને ખબર હોય કે મારા બાળકને આ લીલોતરી કે બીજું કંઈ નથી ભાવતું, વાલ નથી ભાવતા, આ નથી ભાવતું, એના બાળક માટે સ્પેશિયલી એક વાટકીમાં પણ એક તપેલીમાં બટન શાક કરશે જ, કારણ કે બાળકની રુચિ જાણે છે. એમ માતા બધી જ વસ્તી જાણતી હોય કે બાળકને શું શું ભાવે છે. એક નાની વાર્તા સાંભળેલી. એક વૃદ્ધ ગરીબ માતા પિતા હતા. એકને એક દીકરો. માતા પિતાનો જીવનમાં એક જ લક્ષ કે આપણે કમાઈને છોકરાને ભણાવો છે. છોકરો એવો હોશિયાર, એટલો તેજસ્વી કે જે પણ કંઈ ભણાવવામાં આવે તરત બધું હસ્તગત હૃદય હસ્તગત લે. છોકરોને થયું, માતા પિતાને થયું કે છોકરો બહુ જ હોશિયાર લાગે છે, આપણે એને સારી રીતે ભણાવો છે. એટલે જે પણ કંઈ ઘરની મૂડી હતી એ છોકરાના અભ્યાસ પાછળ લોકો ખર્ચી નાખે છે. છોકરો ધીમે ધીમે આગળ વધે છે, શહેરમાં જાય છે, મોટી યુનિવર્સિટીમાં દાખલ થાય છે અને ધીમે ધીમે ધીમે ધીમે એ આગળ ખૂબ વધતો જાય છે. આ બાજુ ગામડામાં માતા પિતા કમાયા કરે, પૈસા મોકલતા રહે અને પેલો છોકરો શહેરમાં એ ભણતો જાય ભણતો જાય ભણતો જાય. એટલો બધો પોતે આગળ ભણી ગયો, આઈએએસ ઓફિસર થયો, કલેક્ટર, અને એનું પોસ્ટિંગ નાસિક બાજુ થયું. આ બાજુ તો માતા પિતા કમાયા જ કરે કે છોકરો ભણે છે ભણે, એ લોકોને કંઈ ખબર નહીં, એ લોકો બિચારા ભણ માણસ કેટલું ભણવું ક્યારે પૂરું થાય કંઈ, એટલું જ એ લોકો જાણે કે છોકરાને ભણાવવા માટે આપણે પૈસા મોકલવાના છે. આ લોકો બીજા રાત દિવસ એક કરીને પૈસા મોકલે, આ પેલા છોકરો ત્યાં ભણ્યા કરે. પણ એ પણ એવા નાટા રંગમાં ફસાઈ ગયો, રાત દિવસ પેલા શહેરના બધા વાતાવરણમાં આવી ગયો, માતા પિતાને સાવ ભૂલી જાય છે. જાણે કે માતા પિતા છે જ નહીં, પૈસા મોકલીને વાત જ નહીં, પણ ચિઠ્ઠી નહીં, કાગળ નહીં, કશું જ નહીં, સમાચાર પણ ના મોકલે કે હું અહીંયા છું, સહી સલામત છું. એના લગ્ન પણ થઈ જાય છે, એટલી હદે માતા પિતાનેથી સાવ પોતે આ તો છૂટો પડી જાય છે. પણ પછી કોણ જાણે કોને ક્યાંકથી માતા પિતાને સમાચાર મળે છે કે તમારો છોકરો તો બહુ મોટો ઓફિસર થયો છે, અમલદાર થયો છે. અને માતા પિતાને એકદમ છાતી ગદગદ ફૂલી કહો, મારો છોકરો મોટા, મારો બેટો આ મોટો અમલદાર થઈ ગયો છે, સાહેબ બની ગયો છે, કે ચાલો આપણે એની પાસે જઈએ. હવે ખબર પડી કે નાસિક તો બહુ દૂર છે, તો લોકો કહ્યું કે વાંધો નહીં, એમાં શું હવે ત્યાં ભાડું પણ એ લોકો પાસે નહીં, ત્યાં ટ્રાવેલિંગનું.
એટલે એ લોકોના ઘરમાં જે પણ કંઈ વાસણ કુસણ હશે, આખું ઘર એટલે બધી ઘરની મૂડી બધું જ વેચીને, થોડાક બે પાંચ પૈસા જે પણ ભેગા થાય છે એનાથી એ લોકો આ ટ્રાવેલિંગનું ભાડું કરી અને નાસિક પહોંચે છે. પૂછતા લોકો કે આ સાહેબ કેમ હશે, આ સાહેબ કેમ હશે, એમની ઓફિસ સુધી પહોંચે છે. અને ઓફિસ આગળ આવે છે, મોટા અક્ષરમાં એના બેટાનું નામ જોવે છે. એ વખતે વચ્ચેનો પેલા પિતાજીનું જ નામ નહીં, આજકાલના બધા યુવાને આવા જ હોય છે ને, નામ શું પૂછો, પિતાનું નામ બોલો ને જ નહીં, બસ ફલાણા ભાઈ પટેલ પૂરું. વચ્ચેના કહે છે ચાલો હવે તો આધુનિક શહેરમાં આવી રીત હશે, નામ જોઈ રાજી થયા કે ચાલો બહુ મોટા આવા મોટા અક્ષરમાં આપણા બેટાનું નામ ક્યાંથી. અંદર પ્રવેશ કરવા જાય છે ને ત્યાં પટ્ટાવાળો મળે સામે, કોણ છો તમે? અને એ વખતે જ્યારે આમ છાતી ગદગદ ફૂલે કે અમે આના માતા પિતા છે સાહેબને, હોતા હશે કઈ આવડા મોટા સાહેબને આવા માતા પિતા હોય, જાઓ જાઓ તમારે ભિખારણ કામ નથી અહીંયા. કે ના ના અમે એના માતા પિતા જ, તમારા જેવો તો આમ મફતે કેટલાય આવતો હોય, હાલતી પકડો તમે, એમ કહીને પટવાર આવત નથી દેતો. આ લોકો એટલી બધી આજીજી કરી કે અમે એના માતા પિતા છે, અમે દૂરથી આવ્યા છે, મારા છોકરાને મળવા દો, એકવાર તો મળવા દો, બધી તમારી સાબિત કે તમારા જેવા ભિખારી તો ઘણા આવતા હોય છે, તમે આવશો મને નામ બગાડશો. કે સાહેબે તમને કેટલા વખત પહેલાં કીધું છે કે એના માતા પિતા તો ક્યાંના દેવ થઈ ગયા છે. આવું સાંભળીને એકદમ આઘાત લાગ્યા. માતા પિતા કે બેટાને આવું છે મનમાં, પણ ત્યાં તો નીકળી ગયા, જાઉં ક્યાં, કંઈ ખાવા પીવાનો પૈસા કશું જ નહીં લોકો હાથમાં. પિતાજીને એટલો બધો આઘાત લાગ્યો હતો, પિતાજીને તો પછી રેવાયું જ નહીં, હાર્ટ એટેક આવીને પોતે ધામમાં જતા રહ્યા. માતા સાવ એકલી, ક્યાં જવું, કોનો આશરો લેવો, કશું જ ખબર નહીં, ભીખ માંડવાનો વારો આવી ગયો. જેમ તેમ તો પછી બે ત્રણ દિવસ પૂરા કરે છે, પણ પછી જિંદગી કેવી રીતે કાઢવી આખી, છોકરો મળવા તૈયાર નહીં, બીજો કોઈ આશરો નહીં, પાછું ઘરે જવાય નહીં, ઘરમાં કંઈ રહ્યું નહોતું. માતા પછી ત્યાં નાસિકમાં આપણે જે કંઈ બજાર હોય છે, બધા મજૂરો બધા ભેગા થાય, માતાને તો ગમે તેમ કંઈ ખાવું તો પડશે ને, પેટનો ખાડો તો પૂરો પડશે. એટલે માતાને થાય છે કે આપણે કોઈ કંઈ કામમાં આપણે કોઈ લે, જે દિવસમાં કંઈક આપણે બે પૈસા ભેગા થાય, એમાંથી આપણે પેટનો ખાડો પૂરશું, ભગવાન ભજન કરશું, શું કરશું બીજું. એ ત્યાં ભજનમાં આવતી હોય છે, એ જ વખતે એના છોકરાની જે વહુ એટલે પુત્રવધુ એ ગાડીમાં નીકળે છે, આગળ શોફર ડ્રાઈવ કરે છે, માતા પેલી બાઈ કંઈક બજારમાંથી પસાર થાય છે, અને અચાનક આ એક આ વૃદ્ધ બાઈ ઉપર એટલે કે એની સાસુ ઉપર એની દ્રષ્ટિ પડે છે. એ પણ એક ગોતી હતી કે આપણા ઘરમાં કોઈક સારી કોઈ નોકરાણી મળી જાય, કંઈક સારી હોય, સંસ્કારી હોય, આમ કયાગરી હોય, તો આપણું ઘરનું કામ પણ ઘણું બધું હળવું થઈ જાય. એની દ્રષ્ટિ આમ એના સાસરા સાસુ પર પડે, એને તો ખબર નથી અમારી સાસુ છે, એને તેમ જ કે સાસુ ને બધા સસરા તો ક્યાંના ગુજરી ગયા છે. આ બાઈને પૂછે છે કે તારે તને કામ કરતા ફાવે, કે મને ફાવે ને, હું તો મારે કામ જ હું શોધું છું. કે ચાલ તું મારી સાથે, તું મારા ઘરમાં રસોડામાં તું કામ કરજે. કે ભલે. ત્યારે એ એના પોતાના દીકરાના ઘરમાં નોકરાણી તરીકે કામ કરે છે, શેઠ તો ક્યાંય ફરતા હોય, પેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં તો આવવાનું હોય જ નહીં, એટલે મૂંગે મોઢે કોઈને કીધા વગર એની માં એ નોકરાણી તરીકે ત્યાં કામ કરતી હોય, નોકરાણી સાફ સફાઈ બધું કર્યા કરે. એમાં એક દિવસ શેઠ બીમાર પડે છે અને એવો તાવ આવે છે, આમ શરીરમાં કડતર, બેચેની, કંઈ ખાવાનું પીવાનું ફાવે નહીં, આમ ખાવાનું તો નામ જ ના લે, બધા એટલા બધા આગ્રહ કરે કે તું દવા લે છે, ગરમ પડશે, આમ કર તેમ કર, તારે ખાવું જ પડશે તો જ શક્તિ આવશે, પણ એમ આમ સુખ જ ના આવે, કંઈ ખાવો ખાય જ નહીં. બધા મોટા મોટા શેફ હોય, બધા રસોઈયા મહારાજો, બધા જાતે નવી નવી વાનગીઓ બનાવે ને આ ભાવશે આ ભાવશે, પણ તાવ એવી વસ્તુ છે કે તમને કંઈ ના ભાવે, એટલે બધા ચિંતિત થઈ ગયા, કંઈ ખાતો નથી, પીતો નથી, કરશું શું આ તને, પછી ધીમે ધીમે શરીર લેવાતો ગયું. એ વખતે ને માતા પેલા એની પુત્રવધુને કહે છે, ઘટસ્ફોટ તો કરતી જ નથી માતા, પુત્રવધુને કહે છે કે જો તમે રજા આપતા હો તો હું રસોઈ બનાવું તમારા શેઠ માટે, કે બનાવો ને જો મારો ધણી ખાતો હોય એ બાને પણ તો બનાવો. એને હતું કે આ મોટા મોટા બંગાળી આઈટમ ને પંજાબી આઈટમ સાઉથ ઇન્ડિયન આઈટમ આ બનાવતા હોય, છતાં પણ ના ખાતો હોય કે આ દેશી ડોસી મને શું ખાવાની હશે મારો ધણી, કે બનાવતા રે જલને. એ વખતે માતાએ તલના લાડુ બનાવે છે, ગામડામાં હોય ને પેલા તલના લાડુ, ગોળના, ક્યારેક જોડીના ઉત્સવમાં મળતા હોય છે, જોડીમાં સરસ મજાના ગોળ તલના લાડુ બનાવે છે અને ડીશમાં ગોઠવી અને પેલું જે બટલર હોય છે ને એની થાળીમાં મૂકે છે, બટલર ત્યાં શેઠને ત્યાં બેડરૂમમાં એ આપવા માટે જાય છે. પાછળ માતા આવે છે. એ વખતે પેલો જોડે નોકર પેલો શેઠનો દરવાજો ખોલે છે, ખખડાવે છે અને ત્યાં થાળીમાં આ તલના લાડુ શેઠ જોઈ છે. અને તલના લાડુ અને એકદમ યાદ આવી જાય છે કે હું નાનો હતો ને
અને જ્યારે બીમાર પડતો ત્યારે મારા બા મારા માટે અવશ્ય તના લાડુ બનાવતા અને હું તરત સાજો થઈ જતો. કે હશે ત્યારે ચાલો ને, અને એક તનો લાડુ મોઢામાં મૂકેશ. અને જાણે અતીતમાં સરી ગયો એમ કે મારી બા છે ને આવા જ તના લાડુ બનાવતી. કે પણ અહીંયા આવા તના લાડુ કોણ બનાવે, મા વગર આવા લાડુ કોણ બનાવે? એ જ વખતેની મા અંદર પ્રવેશ કરે છે અને કહે છે કે હા બેટા, મા વગર તના લાડુ કોણ બનાવે? ત્યારે પેલા શેઠને થાય છે કે અમારી મા છે. માને બરાબર ખબર હોય કે બાળકને શું ભાવે છે, બીમાર હોય ત્યારે શું ખવડાવવું, એ જ્યારે પરીક્ષા પાસ કરીને આવે ત્યારે એને શું ખવડાવવું, એના બર્થડે ઉપર શું ખવડાવવું, એને જ્યારે મૂડલેસ હોય એને રાજી કરવા માટે શું ખવડાવવું. માતાને બધી જ ખબર હોય, એની રસ રુચિ બધી જ જાણતી હોય. કારણ કે એ માતા છે ને, એમ સ્વામીશ્રીને પણ ખબર છે કે મારા સંતો હરિભક્તોને શું શું ભાવે છે. બાપા એ ટુ ઝેડ બધું જ ઝીણું ઝીણું જાણતા હોય છે કે મહાન સ્વામી આવ્યા છે, તેમને આપણે મગ બનાવજો અને મીઠું નહીં નાખવાનું, કારણ કે મહાન સ્વામી મીઠા વગર મગ ખાય છે. અત્યારે તમે બધા જાણી ગયા છો ને, કોઠારી સ્વામી પણ મીઠા વગરના મગ ખાય છે. બધા હવે તો આખી વાત બધી પ્રસરી ગઈ છે, એટલે હવે તો ગમે તેવી રસોઈ પૂરણપણી રસોઈ તો પણ બધા હરિભક્ત કે સ્વામી તમારા માટે ખાસ મીઠા વગરના મગ બનાવ્યા છે. એમ સ્વામી બાપાની આ રીત ચાલ્યા આવે છે. બાપાએ મહાન સ્વામી તારે ખાસ કે મીઠા વગરના મગ એમના માટે કરજો. બાપા સામે ઘનશ્યામ બાપા બેઠા હોય તો બાપા એમને મઠિયા જમાડે, એમને ખબર છે કે ચરોતરના છે મૂળ આણંદના, ચરોતરમાં તો મઠિયા બધાને બહુ જ પ્રિય હોય. પાપડની જેમ મઠિયા ખાય તેમને પાપડ મઠિયા આપે. શેરી સ્વામી હોય તો પાપડ આપે કે નારના છે એમને પાપડ આપો, ફરસા ફરસા પાપડ આપો. બાપા એ પણ જાણે, બાપા એ પણ જાણે કે ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે પણ દહીં જણાય ભાવતું નથી. દહીંની એટલી સખત એલર્જી, કદાચ દહીંનો ચમચો તમે કાઢીને ભાતમાં નાખો તો ભાત પણ ના ખાય, એટલી સખત એલર્જી. એટલે કે શું ભાવે છે શું નથી ભાવ, અને બાપા જાણે છે કે દહીં આમને નથી ભાવતું પણ હાકા બાપાને બહુ ભાવે છે. એટલે કદાચ હાકા બાપાને રહી ગયું હોય દહીં તો પોતાના થાળમાંથી પણ દહીંનો વાટકો આપે કે બાપુને આપો, એમ કે બાપાને હાકા બાપાને પણ ત્યાં જમાડે. સ્વામી બાપા જાણતા હતા કે સંત સ્વામીને પપૈયું બહુ ભાવે છે. હવે વિચારજો, પોતાની પપૈયુંની અત્યંત અરુચિ, પપૈયા જોઈને આમ ઉપકો આવે. બાપાને ખબર કે સંત સ્વામીને પપૈયા બહુ ભાવતા હતા, તો બાપા ખાસ યાદ કરે કે સારંગપુર કોઈ જાય છે, બાપા ત્યાં સારંગપુર પણ પપૈયા મોકલતા. સાંઈ બાપાને ખબર કે વેગ સાગર છે અને ઘોઘરા આવે છે, ઘોઘરા આવે છે વેગ સાગર આપો, બાપા ત્યાં ઘોઘરા મોકલે. ક્યારેક તો ફોન દ્વારા પણ યાદ કરાવે, સીએમ કાકાને જલેબી બહુ પ્રિય હતી, એટલે જ્યારે કંઈક સીએમ કાકાને ફોન આવ્યો લંડનથી, બાપા તરત કે ઓ સીએમ તમે ગઈકાલે બહુ યાદ કર્યા, કે કેમ? કે ઠાકોરજીના થાળમાં જલેબી હતી. હવે જમતા જમતા આપણે લાગે કે પોતે જમે છે પણ હરિભક્તને યાદ કરતા કે સીએમ હતો આપણે જમાડ હતો. સીએમ કાકાને જલેબી ભાવે છે. અમુક તો રસરુચિ તો ઠીક પણ પોતાની જે શારીરિક અમુક જે પ્રકૃતિ છે એ રીતે પણ પોતે જાણતા બાપા કે કોઠારી સ્વામી છે એ જમ્યા પછી અવશ્ય દાળનો એક ડંકો લે છે, તો કોઠારી જમી લીધું દાળ ખાસ પીરસતું છેલ્લે, આવું પણ પોતે યાદ રાખતા. ડૉક્ટર સામાણી છે આપણા બોમ્બેના, એ પોતે કોરી રોટલી જ ખાય, ઘીને ફાવતું નહીં, તો સ્વામી બાપા ખાસ એમના માટે કોરી રોટલી બનાવે. આપણા વડોદરાને ખરી આપણા જ વડોદરાના અશોકભાઈ બાપાને ખ્યાલ કે એમને ખટાશ ફાવતી નથી, તો દાળમાં ટમેટા વગરની જુદી દાળ કાઢીને સ્વામી બાપા એમના માટે પણ ત્યાં પીરસતા. નરવીમાં આપણા નટુભાઈ છે, એમને ઘોડિયું કંઈ ફાવતું નહીં, એટલે સ્વામી બાપા પાસે બેઠા હોય અને ખબર કે પૂરણપુરની રસોઈ છે, તો સ્વામી બાપા સંતોને કહી રાખીએ પૂરણપુરી નહીં, એમના માટે સાદી રોટી પણ તમે તૈયાર કરાડો. આ તો બધા મોટા મોટા હરિભક્તો કદાચ હોય, પણ નાના સાવ પેલા ખાનદેશના હરિભક્ત આવ્યા હોય. એકવાર ખાનદેશના હરિભક્ત ગજમલ ભીખા આવ્યા, સાંઈ બાપા આગળ બેઠા અને સંતોને ખાવા બાપાની રુચિ જાણે કે કોઈ હરિભક્ત આવ્યો હોય એવી રીતે ખાસ પ્રસાદી આપી, તો સંતોએ એક એકાદશી હશે તો વાટકીમાં ફરાળી શીરો આપ્યો. સાંઈ બાપાએ સંતોને કીધું કે આને તો ડાયાબિટીસ છે. સાંઈ બાપાએ ત્યાં વાટકી લઈ લેવા દીધી અને પછી એમાં સુરણનું શાક ભરીને બાપાએ ત્યાં પ્રસાદી આપી. આપણા નવનીતભાઈ મંડાડાના બાપા માટે ખાસ પોતે મેથી પાક મોકલે. બાપા જાણે કે આપણા માનદ સ્વામી છે ગરડામાં, એમને મેથી પાક ઉપર ખાસ રુચિ, બારે માસ મેથી પાક ખાય, એટલે બાપા પાસેથી જ્યારે આવે સારો માથી પાક મેથી પાક આવે તો બાપા મેથી પાક પણ ખવડાવતા. પેલો નહીં હે, પેલો સાચો મેથી પાક. આવી રીતે બાપા ત્યાં મેથી પાક પણ મોકલતા. હરિભૂષણ સ્વામી પોતાનો એક પ્રસંગ કહે છે કે 85ની સાલમાં બાપા સાથે પોતે ત્યાં CFI માટે લંડન હતા, અને એકવાર રાત્રે બાપા પત્ર લેખન કરતા હતા અને અચાનક એને કંઈક યાદ આવ્યું, એટલે હરિભૂષણ સ્વામીને બોલાવે છે. અને હરિભૂષણ સ્વામીને બોલાવીને એકદમ ધીમા સ્વરે બોલે છે કે જો રસોડામાં જાજે ત્યાં ફ્રીજ છે, અને ફ્રીજના ઉપરના ખાનામાં ખૂણામાં ત્યાં આઈસ્ક્રીમ છે, જા કોઈને પૂછ્યા વગર જે ખાયો. બાપાને ખબર કે હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય,
એટલે નજીક બોલાવીને બાપા ક્યારે જોઈ ગયા છે શું, પણ બાપા એને ખાસ નથી, કોઈને પૂછ્યા વગર કોઈને જોયા, કોઈ જોઈ જાય એ પહેલા તું ત્યાં જઈને ત્યાં ખાઈ આવજા. હરિભૂષણ સ્વામી આ યાદ કરે છે. એ હવે આજે પ્રસાદી હોય દાઢમાં રહી જાય કે નહીં, આખી જિંદગીની મીઠાશ રહે. પણ આવી રીતે સ્વામી બાપા પણ બધાને રુચિ જાણીને પોતે જમાડતા હોય છે. ભાઈલાલ કાકરનો પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે. બાબા બોચાસનમાં હતા, ગુરુ પૂનમનો ભવ્ય સમય થઈ ગયો, 10,000 પણ વધારે હરિભક્તો આવ્યા હશે, અને એ હરિભક્તને વ્યક્તિગત દર્શન પણ આપી દીધા. એ દર્શનમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, બાપા જમા બેઠા હોય છે. એ વખતે જમતા જમતા જમવામાં બાપા પાસે ગલકાના ભજીયા આવ્યા. ગલકાના ભજીયા આવ્યા અને બાપાને યાદ આવે છે કે આ ભાઈલાલ આપણા ભાઈ કાકા કે એમને ગલકાના ભજીયા બહુ ભાવે. ભાઈ કાકાને ગલકાના ભજીયા બહુ ભાવે. આપણે પણ થાય કે એમને બહુ ભાવે, કે અમને શ્રીખંડ બહુ ભાવે, અમને લાડુ બહુ ભાવે, જે પણ કોઈ કોઈને ભાવતો હોય આપણે શું કહે, ઓહ બહુ ભાવે સારું, ત્યારે ખાશે હવે ત્યાં પીનવાડાને બધે, એટલે જ્યાં પોતાના ઘરે બનાવીને ખાશે. બાપા એવું નહીં, બાપાએ કીધું કે ભાઈ કાકા મેં જોયા હતા સમયમાં 10,000 હરિભક્તો આવ્યા હતા. બાપા કહે છે કે મેં ભાઈ કાકાને જોયા હતા, જો તો નીકળી નથી ગયા ને, સંતોને મોકલ્યા અને સંતોને કીધું કે એમને બોલાવી લાવો, અને બાપાએ એમના માટે સ્પેશિયલ આ ગલકાના ભજીયા બાંધી અને એમને આપ્યા. આવું આપણે આપણે લાગે ભાવે તો સારું, યાદ કર્યા પોતાના ઘરે જઈને ખાશે. આપણે થોડું કંઈ આપો દરેકને બધાને પ્રસાદ દીધો કે ના, સામેથી બોલાવીને એટલી શ્રદ્ધા, જમાડવાની શ્રદ્ધા. આ છે ને પેલું બહુ પેલું ઔપચારિકતા નથી, બાકી આને ડિનર ડિપ્લોમસી પણ કહે છે. ડિનર ડિપ્લોમસી અમુક વાર એવું હોય ને, તમે બિઝનેસ કોર્પોરેટ વર્લ્ડમાં હો અને તમને કંઈક ડીલ પાસ કરવાનો હોય, ઇવન કે તમારે ઘરે ક્યારેક બજેટ પાસ કરવાનું હોય ને, કંઈક નવી કંઈક વસ્તુ લેવાની હોય, ઘરઘંટી કે એવું કંઈક, ત્યારે જમતા જમતા વાત નાખી દે. કારણ કે જમતા વખતે છે ને આપણે કાન બંધ થઈ જાય, કારણ કે અમુક ઇન્દ્રિયોમાં આપણે આપણે મશગુલ થઈ ગયા હોય, જીભ ચાલુ હોય ત્યારે બોલાય નહીં, અને પછી કા જે કંઈ હાથ પડે ત્યારે. ઇંગ્લિશમાં કહેવત પણ છે, ધ વે ટુ અ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ ઇઝ સ્ટમક. એટલે માણસનું હૃદય સુધી તમારે પહોંચ, કોઈ કેવું કહે છે કે વે ટુ અ મેન્સ વોલેટ ઇઝ થ્રુ ઇઝ સ્ટમક, એટલે કે તમારા માણસના હૃદય સુધી પહોંચવું હોય તો એનો માર્ગ છે ને પેટ મારફત છે. એ તમે સારું સારું જમાડો એ તમારો તરત તમારો થઈ જશે, તરત હા પડી જશે. સ્વામી માટે એવું નથી, એ પ્રેમથી બધાને જમાડે છે. સ્વામી બાપા યાદ કાઢી કરીને જમાડે છે. સ્વામી બાપા સારંગપુરનો પ્રસંગ હતો, બાપા સાંજે વોકિંગ કરીને આવ્યા સ્મૃતિ મંદિરથી અને પછી આસન કરતા હતા. વોકિંગ કરતા કરતા બાપાને ખ્યાલ આવી ગયો કે દરેક બાપુ આવ્યા છે. આસન પછી પણ બાપા જ્યારે ઊભા થાય છે, પરમાનંદ સ્વામીને બોલાવે છે અને પરમાનંદ સ્વામી સૂચના આપે છે કે પ્રિયવ્રત સ્વામીને કહી દેજો કે દરેક બાપુ આવ્યા છે, એટલે અત્યારે રાત્રે બરાબર જમવામાં ધ્યાન રાખે, જેમ બપોરે જમાડતા હોય એવી રીતે જમાડે. 2-3 મિષ્ટાન હોય, ખીચડીમાં ઘી નાખજો, દૂધ આપજો, દહીં આપે તો દહીં માગે તો દહીં પણ આપજો, મિષ્ટાન આપજો, પાપડ ના હોય તો પાપડ શેકીને આપજો, એમ એટલી બધી અથાણું આપજો. ઝીણી ઝીણી બાબતમાં સ્વામી બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. કોઈ પણ મોટો માણસ આવે, નાનો માણસ પણ આવે, સ્વામી બાપાએ અવશ્ય પણ એટલી નાની દહીં આપ્યું, પાપડ શેક્યો, અથાણું આપ્યું, આથેલા મરચા આપ્યા. આપણે તો જમશે હવે, હવે તમારે તમે જમો ને શાંતિથી, પણ ના, આટલી બધી ઝીણી ઝીણવટપૂર્વક સ્વામી બાપાએ ત્યાં ધ્યાન રાખે. અમુક પ્રસંગ એવા છે આપણે લાગે કે સ્વામી આપણને સ્પષ્ટ ખ્યાલ ના આવે કે આમ સ્થૂળ રીતે જમાડે છે, પણ સ્વામી ભાવના હંમેશા એવી હોય છે કે એ લોકોની રુચિ પણ પ્રમાણે તમે જમાડો. એક પ્રસંગ એવો બન્યો હતો, આજથી લગભગ 2-3 વર્ષ પહેલાનો પ્રસંગ, સ્વામી બાપા ત્યાં જળઝીણી વખતે આવ્યા. એ વખતે એક મુંબઈના બહુ મોટા ઉદ્યોગપતિ, એમનું નામ હતું મિસ્ટર અગ્રવાલ, એમના દીકરાને લઈને આવે છે, બહુ મોટા ઉદ્યોગપતિ, આમ ઠેર ઠેર ભારતમાં બધે એમની મોટા મોટા ફેક્ટરીઓ, જાત જાતના ઉદ્યોગો. આપણે અમર ટૂથપેસ્ટ આવતી હતી ને પહેલાં, અમર ટૂથપેસ્ટ હજી ચાલુ છે, એના માલિક એનો સન દિલ્હી બેસતો હતો, ત્યાં કંઈક મોટો કારખાનો હતું અને પેલો સાબુ બનાવે ને પેલું કંઈક પેલો સ્પગેટી બનાવે ને જાતોને બધા વસ્તુ બધી બનાવતા હતા. અને એ વખતે એમ એક નવું કારખાનું નાખેલું સુરતમાં, કોર્નફ્લેક્સનું, રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ, મને લાગે છે હવે બંધ થઈ ગયું છે, પણ રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ પોતે બનાવતા હતા અને નવી જ એમની પ્રોડક્ટ હતી. એટલે એમની ઈચ્છા કે સ્વામી બાપાને આ નવું પ્રોડક્ટ છે કે આપણે બાપાને ત્યાં ધરાવીએ. બાપા પાસે ત્યાં રૂમમાં આવ્યા, મુલાકાત થઈ અને બાપાને ત્યાં આ કોર્નફ્લેક્સમાં બધું ધર્યું. પછી એમની ઈચ્છા હતી કે હજી મારે મોટી સેવા કરવી છે, એટલે બાપાને પૂછ્યું કે બાપા મારે કંઈક સેવા કરવાની ઈચ્છા છે, આપ કયો એ પ્રમાણે હું કરું. સ્વામી 2 મિનિટ આમ એકદમ વિચારમાં પડી ગયા અને એ વખતે બાપા જે બોલે છે ને, એ જ વખતે આમ નવું નવું આપણું ત્યાં કરમસદમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ આપણે ખુલ્લું મૂકેલું, અડવાણીના હાથે ત્યાં ઉદ્ઘાટન પણ થયેલું. એટલે કે છોકરીઓ માટે સ્પેશિયલ એકદમ હાઈ લેવલની, એકદમ ઇન્ટરનેશનલ લેવલની આપણે એક કન્યા સ્કૂલ ત્યાં આપણે તૈયાર કરીશ સ્પેશિયલ છોકરીઓ માટે. 40 એકરમાં સ્વામીશ્રી એકદમ અદ્યતન સાધનોથી સજ્જ એક આખી કોલેજ ઊભી કરી છે. સ્વામી બાપાને એ વખતે એ છોકરીઓ યાદ આવી. સ્વામી બાપા શું બોલે છે, પ્રત્યક્ષ હાજરી,
સાંઈબાબા કહે છે કે અમારી અહીંયા 150 છોકરીઓ ભણે છે, એ લોકો માટે કંઈક કરો ને. બાપાને બરાબર ખ્યાલ હતો કે બાપાજી નિરૂપણ કર્યું કે કેટલીક છોકરીઓ છે ને પરદેશથી આવી છે, હવે સવારના નાસ્તા પેલા ઢેબડા ને પેલું ભજીયા ને બધું સેવસણ ને બધું કંઈક ભાવે નહીં, તીખું તીખું તેલવાળું. એ લોકો ત્યાં પરદેશમાં બધા સિરિયલથી ટેવાયેલા હોય, કોર્નફ્લેક્સ ને બધું જાત જાતનું બધું આવતા હોય, તો કે એના માટે કંઈક કરો ને. સ્વામી બાપા વાક્ય કેવું બોલે છે સામારા જેવું છે. સ્વામી કહે કે અમારી 150 છોકરીઓ ભણે છે, એના માટે કંઈક કરો ને. આ કોણ બોલે છે? પોતે સાધુ છે, નૈષ્ઠિક બ્રહ્મચારી છે, ત્રિકાળમાં પણ શ્રીનો ક્યારે સંબંધ થયો નથી, ક્યારે સંકલ્પ થયો નથી, છતાં સ્વામી બાપા એકદમ ઉદાર દિલે બોલી શકે છે અમારી 150 છોકરીઓ ભણે છે, સાહેબ એના માટે કંઈક કરો. સામે મોટા સાહેબ છે, કરોડોપતિ માણસ છે, લાખો રૂપિયાની સેવા કરવા માટે તૈયાર છે. સાહેબ પણ યાદ આવે છે છોકરીઓ. હવે એ છોકરીઓ જ્યારે સવારે નાસ્તો કરતી હશે અને કોમ્પ્લેક્સ ખાતી હશે, એ કોમ્પ્લેક્સ ખાય છે, સાહેબ પણ વાત્સલ્ય પોતે ખાય છે, એના આધારે એ છોકરીઓ તૈયાર થાય છે. હવે એ છોકરી માટે બાપાએ તો આખી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને ભેગું ભેગું ખાલી આમ મકાનો અને કોમ્પ્યુટર ને બધું હાઈટેક નહીં, આ જ્યારે પ્રેમ ભળે છે ને ત્યારે એ વિદ્યા બરાબર પાકે છે. આમ તો એવું કહેવાય કે તમે એક છોકરાને ભણાવો ને, એક છોકરાને ભણાવો તો તમે એક વ્યક્તિને તમે ઉગાડો છો, એક છોકરીને ભણાવો તો એક કુટુંબને તમે ઉગાડો છો. ગૃહિણી કહેવાય ને, બાપાને બાપાને જો ને કેટલું વિઝન છે કે અત્યારે આ છોકરીને હું ભણાવું છું, એ આગળ જતા એ જ્યારે જ્યાં જ્યાં જશે, જેની પણ કોઈ પોતે સન્નાડી બનશે, ભારતની સન્નાડી કેવી હોય છે એને બધું જ બાપાએ આયોજન કરી રાખ્યું છે. એ છોકરી જ્યાં જ્યાં જશે, જૂના ઘરમાં જશે, સત્સંગ લઈને જશે, સત્સંગના સંસ્કાર લઈને જશે, એના ધણીને પણ સત્સંગ કરાવશે, એના છોકરાને પણ સત્સંગમાં લાવશે, એ છોકરી એ આગળ જતા સંસ્થાનો ભારત દેશનું કેટલું મોટું કામ કરશે. એ વિઝન સાથે સ્વામી બાપાએ આ મોટું બધા આ આયોજન કર્યા છે. એમાં જ્યારે પ્રેમ ભરે ત્યારે કંઈક વાત જુદી જ બનતી હોય છે. સ્વામી બાપા આવી રીતે પ્રેમથી બધાને જમાડી શકે છે, બધાને રુચિ પ્રમાણે જમાડી શકે છે. એટલું જ નહીં, બે ત્રણ નાના પ્રસંગો છે, એટલે આ થોડુંક વિશે આપણે પૂરું કરી દઈએ. બ્રહ્માનંદ સ્વામીએ માતાના પ્રેમના આ એક જે લક્ષણ છે જમાડવું, એમાં પણ પોતે એક માતાની ખાસિયત નોંધી છે. બાળકની પણ ખાસિયત છે અને માતાની પણ ખાસિયત છે. પોતે ગાય છે, બાળક હોય તે જેમ તેમ બોલે,

0: અણ સમજો તો આવરે મનમોહન સુંદર વર મારા. કે બાળક હોય એનો કઈ ફિક્સ ટાઈમ હોય કે બસ હવે લંચ બ્રેક એટલે બસ 12 થી 12:30, બ્રેકફાસ્ટ એટલે સંધ્યાળથી પછી તરત, અને રાતનું વાળું પાણી એટલે બસ સંધ્યાળથી પછી તરત, એનો કઈ ફિક્સ હોય છે ટાઈમ કે બેલ પડે? બાળક તો અણસમજુ તો આવા જ હોય, લીએ કટાણે ખાવાડે, પણ માતા ક્યારે ના પાડે કે નહીં બેટા લંચ ટાઈમ પૂરો થઈ ગયો હવે આવતીકાલે બસ. નહીં તો બાળક જ્યારે માંગે જે માંગે જ્યારે જેવું માંગે એ વખતે એનું એટલું ત્યાં માતા પોષણ કરતા જ હોય છે. સ્વામી બાપાએ પણ ટાણે કટાણે કેવી રીતે જમાડ્યા છે એના 2-3 પ્રસંગ આપણે ટૂંકમાં જોઈ લે. દમણને ખરી ભક્ત હતા અને અત્યંત અંતરથી ઈચ્છા કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું જ છે, જવું જ છે. જવા માટે નીકળ્યા પણ બહુ જ મોડું થઈ ગયું, એમને કંઈક રસ્તો ના મળ્યો જે હશે તે. પણ જ્યારે બાપા પાસે પહોંચ્યા ને રાતે 11:30 વાગી ગયા હતા. બહુ જૂનો પ્રસંગ છે, બહુ કંઈ નામ ઠામને બહુ યાદ નથી, આ તો બીજા કોઈ સંત પાસે મેં આ પ્રસંગ સાંભળેલો. ત્યાં 11:30 વાગે બાપા પાસે પહોંચે છે. બાપા ત્યાં સુવા જ જતા હતા, બાથરૂમમાંથી બહાર આવે છે અને સામે આ ભાઈ મળ્યા. બાપા કહે છે કે હમણાં જવા, કે બાપા હમણાં જવા, દબાણ દર્શનની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બીજો જ પ્રશ્ન સ્વામીને જે આમ કોમન પ્રશ્ન કોઈ પણ માણસ આવે ને પૂછે ક્યાંના છો, શું છે, કેવું ગામ, બીજો કે ત્રીજો પ્રશ્ન હોય જ, જમ્યા? કોમન પ્રશ્ન સ્વામી તરત પૂછે કે જમ્યા? આવું કંઈક બોલા ગયા સ્વામી ખબર પડી ગયા જમ્યા નથી, એને જમે ને કે ના. સ્વામી બાપા સુવા જતા હતા ત્યાં જઈ એમની પેલા ભાઈને લઈ સીધા રસોડામાં જઈશ, ત્યાં પેલો કોથરો પાસ પાથરી નીચે બેસાડે છે. સ્વામી પોતે ઊભા ઊભા એકબીજા સંત સાથે રાખીને ખીચડી મુકાવેશ. એ વખતે તો સાવ સામેને આપણો સત્સંગ 2-5 હરિભક્તો જે કંઈ આવતો હોય જમતો હોય રસોડો સાફ થઈ જાય, બીજું વધે તો પોસાય જ નહીં, એટલે કંઈક રોકી રાખી મૂકી હોય એવું તો કંઈ હતો જ નહીં, પ્રસંગ સવાલ જ નહોતો. બાપાએ ત્યાં ઊભા રહી અને પેલી ઢીલી સરસ મને ખીચડી બનાવી, આમ કઢીની પણ ના જરૂર પડે એવી રીતે સ્વામી બાપાએ ત્યાં ખીચડી બનાવડાવી ઢીલી, અને ત્યાં થાળીમાં ઠાળી ઠાકોરજીને ધરાવી અને પેલા ભાઈને પ્રેમથી સામે બેસીને ત્યાં રાત્રે જમાડ્યા. રાત્રે બાપા પોતે પઢવા જતા હતા, 11:30 આવ્યા, બાપા ક્યારે પાછા પઢવા ગયા હશે, 12:30 તો થઈ જ ગયા હશે ને. સ્વામી બાપા આવી રીતે પણ હરિભક્તને ટાણે કટાણે પણ, હવે આપને લાગે કે મોટા મોટા VIPને જ બાપા જમાડે છે, એને જ મોટા મોટા બોક્સ આપે છે, કોઈ VIPને બાપા આવી રીતે સામે બેસાડીને જમાડ્યો હશે? બાપાને આપણે પહેલા દિવસ વાત ન કરી, માતાને મન તો પોતાનો બાળક મોસ્ટ VIP જ છે, બાપાને મન તો આ બધા હરિભક્ત મારા માટે જ મોસ્ટ VIP છે. આવી રીતે સ્વામી બાપાએ સામે બેસાડીને પણ એને જમાડ્યા. પુષ્ણ પુરાણનો એક પ્રસંગ છે, બાપા આમ આરામમાં જતા હતા ને ત્યારે બાપાએ દેવચરણ સ્વામીને બોલાવી અને કીધું કે 2-3 જણા માટે થોડુંક જમવાનું રાખી મૂકજો, એટલે કે ડીશમાં રાખી અને ઢાંકીને તમે રાખી મૂકજો. દેવચંદ સ્વામી થયું કે કદાચ કોઈ સંતો આવવાના છે, બાપા મીટિંગ માટે બોલાવ્યા છે, પણ બીજી બાપાએ કંઈ સ્પષ્ટતા ના કરી, કે ભલે સ્વામી 2-3 માટે રાખી મૂકશું આપણે. એ વખતે એક નરેન્દ્રભાઈ છે અને એમનો સન કલ્પેશ, એ લોકોની ઈચ્છા થઈ કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ક્યાંના છે મને ખ્યાલ નથી, પણ એ લોકોને થયું કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ફરતા ફરતા ફરતા રોડ સુધી પહોંચ્યા અને ત્યાં પછી પોતાની ગાડી બગડી ગઈ, અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ, ગાડી સમીકરણનો પ્રયત્ન પણ કર્યો પણ કંઈ ફાવ્યું નહીં. પછી પણ અંતરમાં એટલી બધી ઈચ્છા કે બાપાને દર્શન કરવા છે, કરવા છે, કરવા છે, અહીં તમા ના જાગી, એટલે રાત્રે પછી કે ના હવે તો ગાડીને પડતી મૂકો આપણે ચાલતા નીકળી જાય, વરસાદ પડે, અને ના વરસાદ નહોતો પડતો સોરી, એ લોકો નીકળ્યા રાત્રે અને પછી 1.5 કિલોમીટર આ અંધારામાં એ લોકો ગૂંચવાતા ગૂંચવાતા ગૂંચવાતા ત્યાં પહોંચ્યા. પણ ત્યાં તો આશા જ નહીં કે બાપા ફરી જાગે લઘુ કરવા માટે. બાપા બહાર આવે છે, આ લોકોને પ્રવેશ કરે છે મંદિરમાં, સામ સામે તરત મળી ગયા અને એકદમ આમ છાતી ઠળી ગઈ, હો બાપાને દર્શન કરવાની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બાપા કહે કે આવી ગયા, દર્શન થઈ ગયા ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. બાપાને અંતર્યામીપણે પકડી પાડેલું કે આ લોકો આવશે, હજી જમવાનું બાકી હશે. બાપા એ જ વખતે પાછા જાગ્યા, નહીં તો બાકી તો ખાવાનું ત્યાં પડી જ રહેત. બાપા એ જ વખતે બહાર આવ્યા, સામે મળ્યા, આવી ગયા ને, જમવાનું બાકી છે ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. એમ કહીને ત્યાં સ્વામી બાપાએ જમવા માટે પણ મોકલી દીધા. 1971 એક પ્રસંગ છે, ન્યુયોર્કના આપણા હરિભક્ત KB પટેલ એ બાપાના દર્શન સમાગમ માટે ભારત આવેલા. બાપાને ત્યાં ગોંડલ મળે છે, બાપાને પૂછે છે કેમ છે બધું બરાબર છે? સ્વામી બાપાએ કાર્યક્રમ પૂછ્યો, આપણને બાપાની રીત છે, ખાસિયત છે, હરિભક્તો કંઈક પરદેશથી આવ્યો હોય તરત પૂછી લે શું કાર્યક્રમ છે, કેટલા દિવસ રોકાવાનું છે, ક્યાં ક્યાં જવાનું છે દર્શન. બાપા તીર્થયાત્રા ગોઠવી દે, વિરોડા ગોંડલ જાવજો, અહીંયા આટલી ભેટ કરજો, અહીંયા આમ જો, અહીંયા આમ કરજો. બાપાએ કીધું કે ભાદરા જવાનું છે ને, પેલા KB પટેલે થોડુંક ના મરજી બતાવી કે સ્વામી તમારો સમાગમ કરવા આવ્યો અહીંયા રહેવા, ના ગુણાતીય સ્થાન કહેવાય ત્યાં જવું જ પડે. બાપા કંઈક ગાડીને કે હું વ્યવસ્થા કરી આપું. સ્વામી બાપાએ પોતાની એમ્બેસેડર મોકલી કે મારી ગાડી મોકલું છું, તું પૂજા પછી તરત જઈ આવ અને બપોરે પાછો આવી જાજે. કે ઠીક સ્વામી, ચાલો ત્યારે જઈએ. એની ઈચ્છા તો હતી જ નહીં, પણ બાપાએ આજ્ઞા કરી લઈ પોતે ગયા. બાપાની પોતાની એમ્બેસેડરમાં ગયા, પણ બાપાની પણ ગાડી પોતે આવી વખતે ગાડી વચ્ચે એમ્બેસેડર બગડી પડી. અને બગડી ગઈ તો પછી માન માન પછી ચલો પેલો આમ અથડાતો અથડાતો ભાદરા પહોંચ્યો. 12 વાગી ગયા, ઠાકોરજીના દર્શન માન માન થયા. મને પણ એવો ઉતાવળ, મને સંતો પણ ત્યાં કોઈ કામમાં હશે ખબર નહીં શું કર્યું, કોઈ વિવેક ના કર્યો જમવાનું. સંતોએ કંઈક પૂછ્યું નહીં. એટલે ભાઈ તો પાછો કે ચાલો ચાલો વાંધો નહીં, ગાડી વખતે રિપેર થઈ ગઈ કે ગોંડલ જઈને કંઈક ખાશું પીશું, વચ્ચે કંઈક કટક બટક કરી લેશું, બહુ ઈચ્છા નથી. એ રાત્રે બપોરે પાછો આવે છે ત્યારે ગોંડલ દરવાજામાં પ્રવેશ કરે છે. બપોરે 2 વાગી ગયા હોય છે, અને 2 વાગી જ્યારે પ્રવેશ કરે છે એ વખતે પેલો દરવાણી એ પેલા ભાઈને ઊભા રાખે છે કે તમે જ કેબી પટેલ ને? કે હા. કે પ્રમુખ સ્વામી તમારી રાહ જોઈ સભા મંડપમાં જાઓ. બાપા ત્યાં સભા મંડપમાં બપોરે 2 વાગે રાહ જોતા હતા. બાપાએ પૂછ્યું કે કેબી દર્શન થઈ ગયા? કે હા. કે જમવાનું બાકી છે ને? કે હા સ્વામી. કે હાલો આપણે સાથે જમી લઈએ. કેબી પટેલ કે સ્વામી તમારે જમવાનું બાકી છે? કેમ તો માટે મારી રાહ જોઈ મારી. બાપાને થયું કે બાપાએ કીધું કે આપણે એવું કે સાથે આપણે જમીએ, ઘણા વર્ષ વખતે આપણે સાથે જમ્યા નથી, હાલો આપણે સાથે જમીએ. બાપારે 2 વાગ્યા સુધી આ એક હરિ ભક્તની રાહ જોઈ અને બાપાએ સામેથી સામે બેસી અને એ સાથે પોતે જમતા ગયા અને બાપા પોતે પીરસતા ગયા. આવી રીતે બાપાએ માતૃપ્રેમ વાત્સલ્ય વરસાવીને પણ સંતો હરિભક્તો નાના મોટા બધાને જમાડ્યા છે. બીજા પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: મહારાજે કહ્યું, માન હોય એ બધા કામ બગાડી નાખે છે. માન બધા કામ બગાડી નાખે. બીજા એક એક દોષ હોય, લોભ હોય, કામ હોય, એક એક કામ બગાડે. અને માન છે બધા જ કામ બગાડી નાખે. અને આ સત્સંગમાં મારે માનીની ભક્તિ આસુરી છે. ભક્તિ કરે જો આ દાદા, અરે અલૈયા ખાચર કેટલી ભક્તિ, 2000 સત્સંગ કરાયો અને બીજું બધું ઘણું બધું કર્યું હતું, પણ માન હતું તેને ભક્તિ આસુરી કહેવાય. દેખાય બહુ, પણ માનને લીધે, માન એક ઝેર છે. મહારાજે જો આ મોહનવરને માન સંગાતી વેર જો, ખાલી મળતું રાખે એવું નહીં, વેર. મોહન ભગવાનને માન સાથે વેર જો. ભગવાનને આ જરાય ચલાય ના લે. અને આપણા સત્સંગમાં તો દાસાનું દાસ નિર્માની પણ રાખવું. અને શ્રીજી માએ તો બધા હરિભક્તો સંતો, બધા હરિભક્તો સંતોને કહ્યું કે જીવમાં પ્રાણ હોય ત્યાં સુધી દરેકે નિર્માની રહેવું. આજ્ઞા જ કરીશ, કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લેખી, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભર્યું પૈસા કર અહીં ઝેરજો. 2 મણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે, પણ એ ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધ પાક, કેસરી દૂધ પાક, મોડામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય, બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. એટલે માન છે એ બહુ સાચવાની વાત છે. મહારાજે કહ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એની વાતો કરતો હોય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક, જેના માટે મહારાજ ભૂમિ પર પધાર્યા એ વાત કરે છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિકપણાની વાત દિનમાં 5 વખત કરતો હોય, આપણે તો 6 મહિને વર્ષે એક વાર કરતા નથી, પણ આવા હરિભક્ત હોય દિનમાં 5 વખત વાત કરે, એકાંતિકપણાની વાત કરે, અને પછી ગ્રંથ મોઢે કરે અને બીજું બધું ઘણું બધું કરે, પણ જો એ નિર્માની થઈને ભગવાનના ભક્તને નમે નહીં તો સત્સંગમાં રહેવા થકા અસુર છે. જો આટલી વાત કરી, નમવાની વાત છે બધું. જો એને મોટા રામદાસ મુક્તાન સ્વામી જેવાનો સમાગમ કર્યો હોય, બધું ભોગ થઈ જાય બધું. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટા મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પડ્યા પાછા પડ્યા છે એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે આવા છે, પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. એટલે માન હોય જે નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌ ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે તેમ છે. એટલે ભગવાન છે, ભગવાન સંત, એને વાંધો નથી આવતો, અને ઓલાને વાંધો આવે કે અમુક આવું કેમ સત્સંગમાં. સત્સંગ મહારાજે જે વાત કરી, અને મહારાજે કહ્યું કે બીજા બધા દોષ છે એનો ઝેર ચડે છે, લોભ કામ ક્રોધ બધા, પણ માન છે એ બધા કરતા, આ બધા દોષોને ભેગા કરે એના કરતાં માનનો દોષ ચડી જાય. એટલે આ સત્સંગમાં મહારાજે કહ્યું કે આપણે નિર્માનીપણે રહેવું. જો આ દૂધપાક છે, એક સહેજ ઝેર અંદર ભળે તે પતી જાય, એ કામમાં ના આવે, ગમેલું મોડામાં પાણી આવે તે બધે પણ પીએના પ્રાણ જાય, એવું માન ભયંકર છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે ઈર્ષાવાળો, ક્રોધી અને માની, એ 3 પ્રકારના હરિભક્ત હોય તે સત્સંગી હોય, ભલે સત્સંગી હોય બહારના ન હોય, તો પણ એની સાથે મારે બને નહીં, બને નહીં. હવે તમારે કોઈ સાથે બનતું ના હોય એના ઘરે જઈ શકો ખરા? બનતું મહારાજ એવું કહ્યું કે આજે 4 પ્રકારના હરિભક્ત હોય, એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માનને લીધે બધું એનું બગડી જાય. એટલે મારે એની સાથે બને નહીં, કેવું હોય. અક્ષરધામમાં આપણે જવું છે, અને અક્ષરધામના દરવાજે તમે આવીને ઊભા રહો, અને મહારાજે કે નો, તો બધું અંદર પેસી શકાય. અરે ઓર્ડનરી ઘર હોય ગ્રસ્તનું, પણ જે એને ના ગમતું હોય તમે એના ઘરમાં પેસી જ ના શકો. તો આ ભગવાન આટલી કડક સજા કરે છે કે સત્સંગમાં રહેવા થકા અસુર છે. એટલે આપણે, અને બધું ભગવાન હરતા છે, ભગવાન બધું જાણે છે, કોને કેવું ટ્રીટમેન્ટ આપવી, કોને કેટલું પાવર લઈ લેવું, કેટલું આપવું, આ બધું ભગવાન જ જાણે છે. એટલે આપણે માથાકૂટ, જો આપણે કહીએ કે શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડ એની નાળી પ્રાણ હમણાં હાથમાં છે, અનંત કોટી બ્રહ્માંડના નાળી પ્રાણ હમણાં હાથમાં છે, પણ આ ચાર જણની નહીં, એને મારે ઠેકાણે કરવા પડશે. આવું અજ્ઞાન હોય. અનંત કોટી બ્રહ્માંડની નાળી એમના હાથમાં છે, પણ આ ચાર વ્યક્તિની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. એટલે આ ખાતેને આવું થયું બધું, બધું કેટલી રીત સેવા કરી, કેટલું બધું કર્યું, પણ માનનો અંશ હતો, આ તો સ્થૂળ ભાવ દેખાય મન. પણ આપણને સૂક્ષ્મ ભાવ પણ હોય, જો આ શરીરથી બધું વર્તન હોય, પણ મનમાં જો આવું હોય, આવા વિચારો ચાલતા હોય, અવરા વિચારો ચાલતા હોય, તે આપણને સત્સંગમાંથી જરૂર પાડે. ગમે ભગવાન છે, રક્ષા કરે, બહુ સેવા કરી રક્ષા કરે, પણ એટલે જોખમ ખરું, ગમે તારે પડી જાય. જો આપણે આ ચાલતા હોઈએ આ સ્ટેજ સ્ટેટ બાઉન્ડ્રીમાં, અને કોઈ ધક્કો મારો પડી જ જઈએ. એટલે શ્રીજી મહારાજે કહું, અમારા હરિભક્તો, નિર્માની હરિભક્તો ને જે મહારાજે બેઠા હતા સભામાં, અને બધા હરિભક્તો આવ્યા બેઠા, પછી મહારાજે કહ્યું કે આ દાદા ખચરના કોઈ ગોલા થશો? બધા કે અમારે તે વખતે ઘોડીઓ, અત્યારે મર્સિડીઝ ગાડી, અમારે મર્સિડીઝ ગાડીમાં ફરીએ છીએ, દાદા ખચરના ગોલા શું કામ થઈએ? એટલે દાદા ખચરના ગુલામ શું કામ થઈએ? અમારે શું ખોટ છે? અમારે શું વાંક છે? અમારે શું ખોટ છે?

ये मैं कह जाओ हमारी पास पैसा नहीं गो है। तो दादा परोत भाई हम छाती काढ़ीने गया, हम ढीलू ढीलू नहीं अन पाछर जाइने बेसी गया नीचे। पछी महाराज उभा थया, मैं कह तमे बधा ढोलियाना चाकर ढोलिया पासे बेसो, हूँ तो सत्संगीनो सत्संगी छू। महाराज दादा अरे परोत भाई पासे नीचे बेसी गया अने ओला बधा रोक्या। मैं कह तो जो महाराज हूँ सत्संगीनो सत्संगी छू, केटली मोटी बात सत्संगीनो सत्संग। एटले महाराज महाराज जो जना निर्माणी भगवान तेना जनने केम जोईए मान। अपना भक्त छे, महाराज छे, ईष्टदेव छे, पछी गुरुओ बधा छे, गुणातीत गुरुओ बधा निर्माणी छे, अने आपणे माननू तंगड़ी लईने क्यां फरवे? आ સત્સંગ કેવી રીતે ફાવીશું આ બધા? એટલે મનમાં જો તમને ગમે એટલી ગૂંચવણ મૂંઝવણ થતી હોય ને તપાસી જુઓ, માન મૂળમાં હોય, મૂળમાં માન હોય એ બધું બગાડતું હોય, આપણને સુખ ના આપે દે સત્સંગમાં, અને નિર્માનીપણે વર્તે તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય, બધાને રાજી રાખવાનું, બધા બધા ભગવાનના ભક્તો છે, અને એમ હરિજન હરિ સમજાનવા મુક્તાંત સ્વાઈ લીટી લખી છે કે હરિભક્તો છે ભગવાનના તુલ્ય છે, એવી રીતે મહિમા સમજવાની વાત કરી। તો જો આપણે આવો મહિમા હોય ને તો ભયો ભયો આનંદ આનંદ રહે, 24 કલાક આનંદ રહે, અને જરાક માન આવ્યું બધું બગાડે। તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું, સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું, અને એને માન તો આવે ના આવે એવું નથી પણ દાબી દેવું, અને ચોર સમજવું માનને કે આ ચોર આવ્યો છે, એટલે ધ્યાન રાખીએ એટલે એને એની એના એની એની સજા કરીએ કે એને આપણે ફાઇટ લઈએ, પણ બધું કરીને જો આપણે રોજ યાદ કરો એ યોગી આપણે કેવી પ્રાર્થના કરી છે, હે શાસ્ત્રીમાં તઈ કસણીમાં હંમેશા રહેવાય, તમારા ભક્તો તમારા ભક્તો માથ ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા લિમિટ મૂકી નહીં, ગમે તેવા પણ તેને માથાના મુકટ માનીએ। આપણે પગના તરિયા નથી માનતા, આવું છે, માથાના મુકટ માનીએ, અને તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, એ પંક્તિઓ યોગી આપણે કહી, અને યોગી આપણે તો વર્ત્યા છે, પ્રમુખ સ્વામી વર્ત્યા છે, એ ખાલી કહેવાની વાત નથી, આપણે તો વિચાર કરીએ વર્તાને, આ લોકો તો વર્તા 24 કલાક નિર્માનીપણે, જરાક પણ માન ના આવે। અને પ્રમુખ સ્વામી તો કેટલી વાર માફી માગી છે, એમનો વાંક નહીં કોઈ ગુનો નહીં, તો જાહેરમાં બીજા વતી માફી માગે કે અમારા સેવકો છે આમ છે તેમ છે, એમના વતી હું માફી માગું છું। એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય, અને કોઈ રોકી ના શકે, એકદમ સસડાટ અહીંથી ઉપડ્યા એટલે કહીને બીડી સ્વર્ગની સીડી, પણ એ વાત નહીં, આપણે અક્ષરધામ માન રહિત હોઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય, મહારાજ કે વેલકમ વેલકમ કરીને તમે આવી ગયો, અને જરાક માન હોય ને મહારાજ મોડું ફેરી નાખે, તું તારા ઘરનો મોટો, આવું કરી જાય। તો આપણે આવા સ્વભાવ રાખવા,

સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં, ભયંકર છે, બધું બગાડી, કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતર બળતરા રહ્યા જ કરે, બધાને બધાનો અવગુણ લયા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય કે આ હાથી ને કે આ કીડી એવું, પણ ભગવાન આવ્યા પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું અને આપણું કામ કાઢી નાખે. જો હમણાં વાત થઈ, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળે અક્ષરવાસી, હવે કીર્તનના બળના છે, એમાં રાજપૂત ના કરીએ અને કરવાનું છે કરીએ. તો કરવાનું આ બધું છે, દાસ ભાવ રાખવો, સંસ્કૃત ભાવ રાખવો અને નિર્માનીપણે વર્તવું, આ બધા ગુણ રાખવા. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। अने आ वार्ता यथार्थ समझाणी होय ने कोईक प्राप्त कर्म ने वश थईने जो कोईक नीच ऊंच देहनी प्राप्ति थाय तो पण वृत्रासुरनी पेठे ज्ञान जाय नहीं। तथा जेम भरतजी ने मृगनो देह आव्यो तो पण पूर्वजन्मनु ज्ञान टळ्युं नहीं। એક મૃગનો દેહ આવ્યો પણ એમાં મનુષ્યની જેમ જ પોતાને જ્ઞાન રહેતું એ ટળે નહીં, ભલે દેહને લીધે બોલી ના શકાય આ વાત, પણ બુદ્ધિમાં જે જ્ઞાન હતું એ તો કાયમ રહેતું। એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે, એટલે આપણે તો ખરેખર ખાટી ગયા છીએ। જો આ વાત સમજાણી હોય તો રોદડા રડવાનું રહે જ નહીં, આ મળ્યું આ ના મળ્યું આ સમજાવ્યું નથી, એટલે તમે ગમે એ પરિસ્થિતિ હોય તમારે આર્થિક સ્થિતિ બહુ નબળી હોય, ખાવાનું મળે નહીં, પણ તો આ જ્ઞાન હોય ને એની કેફત એની વાત જ જુદી છે। અને નારદ સંકાદિકને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે। હવે મોટી મોટી સભા દેવલોકની સભામાં આ જ વાત નિરંતર થાય છે। અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પોતાની મેરેજ સમજાય નહીં, પોતે ગમે એટલો વિદ્વાન હોય બધું હોય શાસ્ત્ર પારંપાર બધું જ્ઞાન હોય પણ તોય એ પોતાની મેરે આ વાત સમજાય નહીં, જેને સાક્ષાત્કાર પુરુષ હોય એના થકી। અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા હતી તો શાસ્ત્રમાંથી પોતાની મેરેજ સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી। જો આપણને શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખસ્વામી મહારાજ મળ્યા એ મળ્યા તો બધું સાર્થક, એ સાક્ષાત્કારવાળા પુરુષ છે, ભગવાનનું અખંડ ભગવાનને રસમસ ભગવાન અખંડ ધારીને બેઠા છે, એમના મુખથી આ વાત સમજાય। બાકી બધું હોય તમને લાગે કે આ વાત સમજાઈ ગઈ છે આવું છે, સમજાતી જ નથી આ સત્પુરુષના

0: કૃપા વિના. પણ પોતાના બુદ્ધિ બળે કંઈ સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે અર્થાત ભગવાન સ્વરૂપ સમજામાં આવ્યું છે, જે આવી રીતે સમજામાં યથાર્થ યથાર્થ શબ્દ બહુ મહત્વનું છે. ભગવાન સ્વરૂપ સમજામાં આવ્યું છે, આવી રીતે યથાર્થ ભગવાન સ્વરૂપ સમજામાં આવ્યું છે, તેને જો ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. આવું બધું બચ્ચો કા ખેલ, એમાં શું દ્રષ્ટિ પહોંચે. પણ મારા જે આપણને સમજાવવા માટે સંત સ્વભાવ સામે બેઠેલું છે એને સમજાવવા માટે મહારાજ કહે છે, તેને જો ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈક ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈક ઠેકાણે નિર્ભય રહે, અને કોઈક ઠેકાણે બીએ પણ ખરા, પણ તેને કહીને પોતે કાંઈ હર્ષોક મનમાં લાવે નહીં. આ યથાર્થ વાત સમજાણી હોય એની બધી અલૌકિક અલમસ્ત સ્થિતિ હોય, એને કાંઈ આ લોકને કનેક્શન જ નથી, માઇક પદાર્થ કનેક્શન જ નથી. એ તો મુક્તોની પંક્તિમાં બે બેઠેલો છે એટલે એવી સ્થિતિમાં રહે છે. જેને ભગવાનનું આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીએ તો ભૂંડું કર્મ કરે જ નહીં, ભૂંડું કર્મ કરે જ નહીં. પણ કદાચિત ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કહીને જો કાંઈક અવરું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. આટલું બધું ફળ મળે છે એટલે એનું કલ્યાણ આવાથી યથાર્થ સમજાણી હોય તો નિશ્ચિત અક્ષરધામ છે, એમાં શંકા વિનાની વાત નહીં. આ લોકમાં આ દેહ કરીને પ્રાપ્ત કર્મ કરીને ગમે એવું હોય પણ એ તો મુક્તની પંક્તિમાં ભરી ગયો છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્નનો માર્ગ કોઈ નથી. ભગવાન દ્રઢ આશ્રય આવી રીતે સમજીને ભગવાન દ્રઢ આશ્રય કર્યો હોય તો એને કાંઈ બાકી રહેતું નથી. માટે એ જે ભગવાન દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સંત પાસેથી કાંઈ સ્વાદ સાધો નથી. આપણે જે મોટા પુરુષ શાસ્ત્રીમાં યોગી એવા પ્રમુખ મારે જે કંઈ ઉઘરાણી કરે તો અહીં પાસે એને કાંઈ નથી. એ તમારું અતિશય ભલું કરવા માટે ઉઘરાણી કરે છે, માગે છે, પણ એને કાંઈ નથી. એટલે તમારે અતિશય ભલું કરવા માટે એ તમારી પાસે લે છે. ને અમારે પરમસ્તા સત્સંગી સમજ પાસેથી કોઈ સ્વાર્થ સાધો નથી. તો પણ કોઈકને બોલાવીએ છીએ, કોઈકને વળીએ છીએ, છતાંય બધું આ મનુષ્ય દેહ કંઈ બધું કરીએ છીએ. કોઈકને કાઢી મૂકીએ છીએ તેનું એ જ પ્રયોજન છે. જે કોઈક રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. આ કાળી મૂકે, આ કોઈને વળીએ કરીએ અને કોઈને બોલાવીએ, કોઈને રાખીએ, એ બધું પાછળનો મુદ્દો શું છે કે આ વાત સમજાઈ જાય. મહારાજ સ્વામીની વાત સમજાઈ જાય, સત્પુરુષની વાત સમજાઈ જાય, એટલું જ સ્વાદ છે, બીજું કોઈ સ્વાદ નથી. તેનું એ જ કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કહીને રાખજો. અને તે તેજને વિશે મૂર્તિ છે, તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ના જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે, આટલું તો જાણજો. એ મૂર્તિ પોતે જ છે એ તો એવું ના જણાય તો મહારાજ એ જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. આ રીતે જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. ભલે આપણી ગમે સ્થિતિ હોય, ગરીબ હોય, દુબળી ભટ્ટ કેવા હતા, નાથ ભક્ત કેવા હતા, અને આ લોકની જીત દ્રષ્ટિએ જોઈએ તો કાંઈ કોઈ ઠેકાણું નહોતું, પણ તોય એ આ પંક્તિમાં આવી ગયા. આવી સમજણ દ્રઢ હતી તો આ પંક્તિમાં ઘૂસી ગયા એમ જાણજો. અને જો એમ ના જાણે તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેની વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેણે કહીને તમારું પરમ કલ્યાણ થશે. બધું અક્ષરધામ, બીજી વાત જ નહીં. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો. નિત્ય આ જ સાર છે બધું, એને જ ગોઠિયા કરવાનું છે. અને આ વાતને નિત્ય નવી નવી રાખજો. પણ ગાફલપણે કહીને વિસારી દેશો, માં ગાફલાઈ રાખીને હાર્ષ બેદરકાઈ રાખીને આ વાત વિસારી દેશો નહીં, તાજીને તાજી રાખજો. આ છે તેવી જ કાલ નવી રાખજો. આ છે એ આવતીકાલે પણ એવી ને એવી જ નવી જ રાખજો. અને તેવી દેહનો અંત થાય ત્યાંની પણ દિન દિન પ્રત્યે નવી નવી રાખજો. જો મહારાજે આપણે અહીં પહોંચતા જ નથી આ વાતને. દેહના વ્યવહારમાં એટલા બધા ખોરવાઈ ગયા છે કે આ વાતને અહીં પહોંચતી પહોંચતા જ નથી આપણે. દિન દિન પ્રત્યે નવી નવી રાખજો. અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો, એમ મારી આજ્ઞા છે. આ વાતે જ મહારાજ સ્વામી જે આપણને પ્રાપ્તિ થઈ છે, સત્પુરુષ મળ્યા છે, એ વાતનું બીજ લાવજો જ. આપણી વાતમાં કંઈ પણ હોય પણ આ વાત એક પણ એક આવા આપણી વાતોમાં બધી ગમે એટલી બધી વાતો હોય પણ આ બીજ આ મજકૂર ના આવ્યું તો બધી વાત કર્યું ના કર્યા જેવી થાય. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહેતે હતી પણ નિત્ય પ્રત્યે કરવી. આપણે દેહ રહેતે હતી તો આ વાત કરવી જ. અને દેહ મૂકીને ભાગવતી તનુએ કહીને પણ આ જ વાર્તા કરવી છે. અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભરી તો પણ આ જ વાર્તા કરવાની છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. બધું તમે એટલે આને પકડી રાખજો. બીજું બધું થાય કે ના થાય પણ આ વાત આપણે ધડ કહીને રાખજો. અને આ જે અમે તમને વાત કહી તે સર્વેશાસ્ત્રનું સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ થાય છે. અને મને અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. હવે નજરે જોઈને વાત કહી પછી શું બાકી રહે? એટલે પહેલાં તો શ્રીજી મહારાજમાં ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ, પછી આ બધી લાઈનમાં આવી જાય. અને જો પ્રત્યક્ષ જોઈને ના હોય તો અમને સર્વે પરમેશ્વરના સમ છે, અમારે સમ ખાવા પડે છે. એટલે આપણી કેવી મનોદશા છે આપણે માનતા જ નથી. આટલું આટલું બધું મહારાજ કહે છે, આટલો પુરાવો આપે છે, બધું કરે છે, અને તો આપણે માનતા નથી. એટલે જ સમ ખાવા પડે છે ને, એ સંસાર સારો ખાવો પડે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમેશ્વરના સમ છે. એ રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. એટલે મહારાજ પોતા ઉપર જ ઉતારે જાય છે, પણ આપણે આ બધું શંકા કુશંકા રહે છે એટલે મહારાજને સમ ખાવો પડે છે. નહીં તો મનાઈ જાય તો શંકા કુશંકા, મહારાજ સમ ખાવા જ ના પડે. પણ આપણી એટલી બધી નબળાઈ છે, એટલી બધી કાચક છે કે મહારાજને સમ ખાવા પડે છે. એવી રીતે શ્રીજીમાં પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજને છે મૂર્તિ કહી, તે જ આ શ્રીજીમાં જ પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે પછી બધા આવી વાર્તા કહી સમ ખાવી ખાઈને પણ બધું મારા બધાને આ વાત ફિટ બેસાડી દે છે, અને આ બધાને મનાઈ ગઈ છે અને માને છે. અને મારા જે તેજને વિશે જે મૂર્તિ છે એ જ મહારાજ છે, બીજા કોઈ નથી. એ રીતે આપણે બધી દ્રઢપણે કહીને રાખજો. ઇતિ વચનામૃત, એ રીતે બધાનું તેરું વચનામૃત થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને ભગવાન મળ્યા છે, સ્વામી મળ્યા છે, એટલે આપણે જે ધારીએ બધું થશે. મારા સ્વામી અને સત્પુરુષ આપણને જે કોઈ દિવસ મળે નહીં, ક્યારે મળે નહીં એવા મળ્યા છે, એટલે આપણે ઉપર આવવાનું છે, નીચે નથી રહેવાનું. કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા એમાં પડ્યા નથી રહેવું, એમાં ખૂંચી રહેવું નથી. આપણે એમાંથી બહાર નીકળીને મારા સ્વામીએ જે ધાર્યું છે બધાને ભ્રમરૂપ કરવા, બધાને એકાંતિક થવા, એમને સંકલ્પ છે એ આપણે ધારીએ કરીએ તો કાંઈ બાકી નહીં રહે. આપણે કેનેડા આખું રંગવું છે, એ રંગાઈ જશે. પહેલાં આપણે રંગાવવું પડે, પછી બીજાને રંગીએ. એટલે આપણે રંગવાની વાત છે. જો હમણાં બધા હિન્દુ સમાજના વૈષ્ણવ સમાજ બધા આવ્યા, રામ મંદિરના બીજા બધા આવ્યા, તે ખૂબ આનંદ થયો. એટલે આપણે સંપીને બધું એક ઝંડો ઉપાડીને બધાએ આપણે જે જેના ક્ષેત્રમાં હોય જે રીતે સેવા કરે છે એ કરે, એમાં આગળ વધે એ પ્રાર્થના છે. અને આપણે બધા એક થઈને કરવું છે. બધું બધા મહત્ત્વના છે. બધા જે કાર્ય કરે છે પોતપોતાના ક્ષેત્રમાં, બધાને અભિનંદન છે. અને આવી રીતે ખૂબ આ સેવા ભક્તિ, ઠાકોરજીની ભક્તિ બધું કરીને આપણે બધા આખું સમાજ, કેનેડા જેટલા સમાજ બધાને ઉપર લઈએ આપણી એ મનમાં ભાવના રહે. અને આપણે તો ખાસ આ જો આ ગુણસાગર સ્વામી ત્યાં સ્ટેજ કાચો છે, હવે તોડી નાખે તમણા. એટલે અને આપણને આનંદ છે એ ભગવાનને સ્વામી મળ્યા છે એનો જ આનંદ છે. બાકી આ બે ના હોય કાંઈ જીવનમાં રહેવું જ નથી. એટલે એ મુદ્દો છે. મૂળમાં મારા સ્વામી છે એ આપણે ભૂલાવું ના જોઈએ. અને એમની જેટલી નિષ્ઠા એટલા આપણે કાર્ય કરી શકીશું. કરો છો તમે, પણ આખું કેનેડા રંગવું હોય તે જુદી વાત છે. પણ આપણે રંગાઈએ એટલે કેનેડા રંગાઈ ગયું. પોતા આપણે બીજાને રંગીએ અને આપણે કોરા રહી જઈએ તો શું કામ. એટલે શરૂઆત આપણાથી કરવી પડે. અને આ બધાને બધાને ધન્યવાદ છે. અને બસ સ્વામી મહારાજના આશીર્વાદ છે એ જ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભુજમાં શ્રીએ વાત કરતાં કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભગત થાય અને કષ્ટ આવે ફરજિયાત છે. એનો ઘડતર કરવાનું છે. કાચા છો પાકા છો એ જોવાનું છે. એટલે મારા ઘડતર રૂપે આ બધું કરે છે. ભુજમાં શ્રીએ વાત કરતાં કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે. બરાબર. પાકો જો પરીક્ષા આપે છે ને, અંતે વર્ષના અંતે પરીક્ષા લેવાય છે. એ શા માટે, કાચો છે કે પાકો, એમ મહારાજ રોજ પરીક્ષા લેવાય છે. 24 કલાક પરીક્ષા લેવાય છે. જાણે સમજે તો, નહીં તો બધું હવામાં જાય. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચો કે પાકો, કષ્ટ આવે ત્યારે જણાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, કષ્ટમાં જે ધીરજ રાખે, આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ. કેમ ભગવાન કરતા નથી, મારી ભક્તિ સામે જોતા નથી, એ બધું લવરી કરે. લવરી જ કહેવાય ને. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક દુઃખ અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ આવ્યા. અપાર સહન કરવા પડ્યા છે. ભગવાનમાં માત પિતા હોવા છતાંય વસુદેવ દેવકીને દુઃખ આવ્યા, બધા ભગવાનના ભક્તને કષ્ટ આવે, અને કષ્ટ આવવાનું કારણ ભગવાન દયાળુ છે અને છતાં કષ્ટ આવે છે એનું કારણ કાચા પાકા તમે છો, નિષ્ઠાવાન છો કે પોદરા છો એવી તત ખબર પડી જાય. બાળકો સમજે છે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકી દુઃખ આવ્યા છે. આજે કાંઈ આ નવી વાત નથી, જૂની પુરાણી છે, પરંપરામાં બધી આવે છે. એનું કારણ જેમ આ લોકમાં પરીક્ષા લેવાય છે કાચા પાકા જોવા માટે, એવી રીતે ભગવાન પણ કાચા પાકા જોવા માટે કરે. પણ ભગવાનની રીત જુદી છે, અલૌકિક છે, આપણને ખબર ના પડે. આપણને પોતા ઉપર આવે ત્યારે ખબર પડે. બીજાને ઉપદેશ આપવા માટે હવે હરિભગત છીએ, તમે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ વાત કરે. પણ પોતા ઉપર આવે ને ત્યારે ખબર પડે કે આ બધા ઉપદેશ તમે કર્યા એ કેવી રીતે ઠેકાણે પડ્યા. ભગવાનના ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા છે. ભક્તને અભક્ત બધાને દુઃખ આવ્યા છે એવું કંઈ નહીં. જો આપણે સત્સંગ મંડળમાં છીએ એનું બહારની ખબર નથી બધી, પણ જે ભક્તને અભક્ત બધાને કષ્ટ આવ્યા છે. પણ ફેર ક્યાં પડે? ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા કરે છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? આ લોકમાં એવી હતી, નો પેન નો ગેન, કષ્ટ વિના કિંમત થાય જ નહીં. કષ્ટમાં જ કિંમત થાય, વંગાય. નહીં તો બધા સરખા, બધા એક સરખા, પણ પરીક્ષા થાય એમાં કષ્ટમાં ધીરજ રાખે. આ બધું થાય સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખાય છે. બસ હાલું સમજણમાં એમે જો અત્યારે સવરું લે, બધું સવરું લે, કષ્ટ છે જ નહીં, કષ્ટ છે જ નહીં. અને અવરું સવરું લે અને એ તો ક્યારે આવે? ત્યારે આપણે આપણે માથે આવે ત્યારે ખબર પડે. સત્સંગ નિમિત્ત, સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે. સત્સંગ નિમિત્ત એમને એમ તો કષ્ટ આવે તો તમે ભોગવ્યું કે, પણ સત્સંગ નિમિત્તે હવે સત્સંગ કરવા છતાંય આપણને કષ્ટ આવે એની વાત મારે કહે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ છે. આવી સમજણની વાત છે. સમજણ ના હોય તો ગોટે ગોટા વર્યા કરે અને તમે દુઃખી દુઃખી થયો કરે અને બીજાને દુઃખી કરો. પણ સમજણ આવે તો સમજણમાં જ સુખ છે, સત્સંગનું સુખ છે. સંસારમાં હે જ છે તો અપાર દુઃખ આવે તો પણ તે દીખ દુઃખ મનાતું નથી. આ બધા લગ્ન કરે છે એની બધી ગાથા અમે તો જોઈ છે બધી. પણ તો પર્ણ છૂટકો બધું દેખાય છે. એક તો ચોથી વખત પર્ણ દેખાય છે અને અમને વાત કરે છે કે આ સ્વામી આમ છે આમ છે આમ છે, તો શું કામ પણ દેખાય. પણ તો એ મામલો જેવો છે, મોહ માયા છે. સત્સંગ દુખાય તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સંસારમાં એ જ છે તો અપાર દુઃખ આવે તો પણ દુઃખ મનાતું નથી, ઉલટું સુખ માને છે. કુસ્તી કરવા સુખ માને. કષ્ટ જાણીને કોઈ ભોગનો ત્યાગ કરતું નથી. સત્સંગમાં જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે. સત્સંગ કરવા છતાંય દુઃખ મનાય, સત્સંગ બહુ કાચો છે, પોદરા જેવો છે. સત્સંગ જ ના કહેવાય. અને તેને વિઘ્ન છે. જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. ખપવાળા જો રિસર્ચ બધા કરે કેટલાક, અને પૂર્વે આપણે જોયા છે આ લોકમાં બધા કષ્ટ પડે એ આગળ આવે અને સહન કરે તો, અને સાચી સમજણ હોય સવરો બધું લેતો જાય તો તે સોના જેવો થઈ જાય. જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખ્ય હોય છે. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલો નંબર આવે. કાર્યાણીમાં શ્રીએ કહ્યું, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સંતને અધિક માને આમ તો બધાને, અને આ લોકમાં આ લોકની વિદ્યા જો આઇન્સ્ટીન ન્યૂટન કહું, હું તો આ દરિયા કિનારે કાંકરા વીણું છું એવા, એટલે એના વખાણ થયા તમે તો આમ આમ. પછી કે મારે કંઈ નહીં, બધું સંસાર જોવો છે, ભગવાનનું સુખ દુઃખ જોઈ, એમાં આપણને ખબર પડે કે હું તો કાંઈ નથી, કાંકરા વીણું છું દરિયા કે તો. અને પછી અધિક માને પોતાને મારા વાત કરે. અને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડવું. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તમાં મુખ્ય છે. એટલે સત્સંગ જ સાચો છે, સારો છે. અને એમાં બધું કષ્ટ આવે એ તમે સત્સંગ કરવામાં ફેર પડ્યો, ઘણો ફેર પડ્યો. નહીં તો સત્સંગ તો એવી સમજણ આપે છે ને સત્સંગ, એવી કાંઈ દુઃખ ઊભું ના રહે. જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક કરીને માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા, જે અધિક સંતને અધિક નથી માનતા, આમ તો બધાને અધિક માનવું જોઈએ. પ્રથમનું સોરમું મહારાજે વાત કરી, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતા સંગને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. ખાલી વાહ વાહ કરીને છૂટી જાય, છટકી જાય એવું નહીં, તેનો સંગ રાખે છે. અમારે ગમે એવું કષ્ટ આવે, સુખ સુખ આવે, પણ સંઘ છોડે નહીં. અને આપણે તો ખરાબ માણસનો સંઘ રાખીએ તો ક્યાંથી સુખ આવે? જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સદાનંદભાઈ મહારાજની જય.
2: લંગતે નૈવ વેલા.

આપણો સનાતન હિન્દુ ધર્મ એ વેદમૂલક છે, એટલે કે આપણા મૂળમાં, આપણા પાયામાં વેદ સમાયેલો છે. વેદ એટલે જ્ઞાન, ભગવાનનું જ્ઞાન. આપણા મનમાં એવું રહે કે વેદ એટલે કોઈક પુસ્તક છે, એવું નથી. વેદો અનાદિ છે, અપૌરુષેય છે. જેમ ભગવાન અનાદિ, એમ ભગવાનનું જ્ઞાન પણ અનાદિનું. અને એ અનાદિનું જ્ઞાન જ્યારે આપણી સમક્ષ એક શબ્દ રાશિ લઈને આવે છે ત્યારે આપણે વેદ તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં વેદમાં ચાર ભાગ આવે છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આનો ક્રમ છે. જે પ્રથમ ભાગ છે સંહિતા, એ વિશેષ કરીને સ્તુતિ ભાગ હતો. ઋષિમુનિઓ આજુબાજુ જે જંગલમાં અને વનમાં રહેતા હતા એ લોકોને પ્રકૃતિમાં જે પણ ભગવાનના દર્શન થયા, અગ્નિમાં, વાયુમાં, સૂર્યમાં, એ લોકોની સ્તુતિ હતી, પ્રાર્થના હતી, એ સંહિતા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે બ્રાહ્મણ. આ કોઈ જાતિનું નામ નથી. બ્રાહ્મણ એટલે જે કર્મકાંડના બધા વિધિ વિધાનો, કેવી રીતે યજ્ઞ કરવો, વેદિકા કેવી રીતે બનાવી, એનું મુહૂર્ત, એનું કાળ, એનું બધી દિશાઓ, એ જે પણ કંઈ નિરૂપણ કરવામાં આવે છે એ બ્રાહ્મણ ભાગમાં કરવામાં આવે છે. પછી આવે છે આરણ્યક. કર્મકાંડની સાથે સાથે જ્ઞાન ભાગ પણ ભળતો ગયો, એટલે કે જે કર્મો આપણે કરતા હતા એમાં પણ થોડોક ઊંડો માર્મિક અર્થ સમજવાનો પ્રયત્ન ઋષિમુનિઓ કરતા થયા. એમાં પણ શરૂઆતમાં આપણે લાગે કે થોડુંક થોડુંક જ્ઞાન પણ ભેગું ભેગું ભળતું ગયું. પણ જે જ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય એ ઉપનિષદમાં આવે છે. ઉપનિષદ એ જ્ઞાનકાંડ છે, વેદાંત કહેવાય છે. જેમ વેદ છે એ જ્ઞાન માત્રનો સમૂહ છે અને એનો અંત એટલે વેદાંત. વેદાંતનો બીજું નામ છે ઉપનિષદ. વેદાંત એટલે કે વેદનો સાર, વેદનો નિર્ણય. સમગ્ર જ્ઞાન, દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન છે એ વેદમાં સમાયેલું છે. અને વેદનો નિર્ણય, વેદનો સાર, વેદનો રહસ્ય એ ઉપનિષદ, એ જ વેદાંત. એ ઉપનિષદ ભણવા માટે આપણે ભેગા થયા છે. પ્રમુખ ઉપનિષદ આપણે નામ આપ્યું છે. આમ તો ઉપનિષદો તો ઘણા બધા છે. એવું કહેવાય છે કે 108થી પણ વધુ ઉપનિષદો પહેલાં પ્રાચીન કાળમાં હતા. અત્યારે તો વિશેષ કરીને 10-12 ઉપનિષદ ઉપર જ લોકો વધારે ટીકા કરતા હોય છે, ભાષ્ય કરતા હોય છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ત્યાર પછી જે પણ કંઈ આચાર્યો થઈ ગયા, પોતાનો સંપ્રદાય સ્થાપવા માટે 10 મુખ્ય ઉપનિષદને પ્રાધાન્ય આપીને એ લોકો એના પર ભાષ્ય કરતા. કઠ, કેન, ઈશ, તૈતરીય, ઐતરીય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, કઠ, છાંદોગ્ય અને બૃહદારણ્ય. રામાનુજાચાર્યમાં શ્વેતાશત ઉપનિષદ, મૈત્રેયણી ઉપનિષદ, આવા 2-3 વધારે સુબાલ ઉપનિષદ ઉમેરીને 13ની સંખ્યા કરી. પણ જેટલા તમે ઉપનિષદ લ્યો એનું પણ હાર્દ શું આવે છે? દરેક ઉપનિષદમાં આપણે જોવા મળશે કથા ઘણી સરખી મળતી આવશે. એના જે આખ્યાનો છે, ઉપાખ્યાનો છે, એમાં એક જ પ્રકારની વાત આવે કે કોઈક શિષ્ય હોય એના અંતરમાં બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે અને કોઈક ગુરુની પ્રાપ્તિ માટે એ નીકળી પડે છે, ગુરુની શોધ થાય છે અને ગુરુની નજીક બેસી અને જ્ઞાન મેળવે છે. કોઈ પણ તમે ઉપનિષદ લ્યો એ ગુરુ અને શિષ્યનો સંવાદ રૂપમાં જ હોય છે. ઉપનિષદ એટલે જ પ્રશ્નોત્તરી, ગુરુ અને શિષ્યની ગોઠડી. અરસપરસ જે જ્ઞાનની આપ લે થાય છે, સત્યકામ હોય, ઉપમન્યુ હોય, આરુણ્ય હોય, નારદ સનતકુમાર હોય, શૌનક અને અંગિરા હોય, વિરોચન હોય, ઇન્દ્રા હોય, પીપલાદ ઋષિ હોય, આ દરેકે દરેક સંવાદમાં
આ એક સરખો એક દોર ચાલ્યો આવે છે કે શિષ્ય હોય એ પરમ પ્રાપ્તિ કરવા માટે ગુરુનું સામીપ્ય સેવે છે. ગઈકાલે પણ આપણે વ્યાખ્યા કરેલી ઉપનિષદ, ઉપ એટલે નજીક અને ની વત્તા સદ ધાતુ એટલે બેસવું. ગુરુની નજીક બેસવું, ગુરુનું સામીપ્ય સેવવું એ જ ઉપનિષદ છે, એ જ ઉપનિષદનો જ્ઞાન માત્રનો હાર્દ છે અને એ જ આપણા પ્રમુખ ઉપનિષદનું પણ પ્રયોજન છે. ઉપનિષદ માત્રનો સાર આપણે આ જોયો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ શા માટે? પ્રમુખનો અર્થ થાય છે મુખ્ય, પ્રધાન, જેને આપણે પ્રાધાન્ય આપે છે. જેમ વ્યક્તિ છે, વ્યક્તિ છે એમાં મુખ્ય શું છે? એનું મુખ, એટલે નામ પડ્યું છે મુખ્ય. કદાચ માણસનો હાથ કપાઈ જાય, કદાચ એનો પગ કપાઈ જાય, કદાચ એની કંઈક કિડની પણ ફેલ થાય, કિડની કાઢી નાખવામાં આવે, ઇવન લંગ્સ કાઢી અમુક વાર એક પણ કાઢી નાખવામાં આવે છે, છતાં પણ માણસ જીવી શકે છે, એનું જીવન અકબંધ રહે છે. પણ માણસનું મોઢું જ ના હોય તો, માથું જ કપાઈ જાય તો? એમ માથાને સ્થાને આ પ્રમુખ ઉપનિષદ એ જ પ્રધાન છે, એના વગર અસ્તિત્વ શક્ય જ નથી. એમ બ્રહ્મ વિદ્યા માટે આ ઉપનિષદો પણ આપણે એ જ સમજાવે છે કે ગુરુ એ પ્રમુખ પદે છે, પ્રમુખ સ્થાને છે. ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા ટકશે, ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે અને ગુરુ હશે તો એ બ્રહ્મ વિદ્યા ફળશે. એટલે કે પ્રગટ ગુરુ રૂપ હરિનું થકી આપણે આ જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ પ્રમુખ ઉપનિષદ છે. એના માટે આપણે સૌ અહીં ભેગા થયા છે. ઉપનિષદ આપણે જે શીખ આપે છે, દરેકે દરેક ઉપનિષદમાં એક આમ ધ્રુવ પંક્તિની રૂપમાં એક વાક્ય હંમેશા આવે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જા ગુરુ પાસે જા. મુંડક ઉપનિષદમાં અંગિરા ઋષિ શૌનકને કહે છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ. અંગિરા ઋષિ શૌનકને કહે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તદ વિજ્ઞાનાર્થમ એ જે બ્રહ્મનું પરબ્રહ્મનું જે જ્ઞાન છે એ પ્રાપ્તિ માટે તારે શું કરવું છે? સ ગુરુ એવાભિગચ્છેત, ગુરુના શરણે તારે જવું છે. કેવા ગુરુ? બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ, કે જે બ્રહ્મમાં પોતાની સ્થિતિ થઈ હોય, બ્રહ્મનિષ્ઠ છે અને શ્રોત્રિય છે. ફક્ત શાસ્ત્રનું જ્ઞાન નથી, શાસ્ત્રના યથાર્થ અર્થને જાણે છે, એનો અનુભવ કરે છે, એ પ્રમાણે પોતાનું જીવન બનાવ્યું છે. એવા ગુરુને તારે શરણે જવું જોઈએ તો તને એ પરબ્રહ્મનું જ્ઞાન થશે. પણ તારે કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી, આ શિષ્યનું એક વિશેષણ છે. સમિત એટલે કે એક લાકડું. પ્રાચીન કાળમાં જે ગુરુકુલોમાં આશ્રમોમાં જે ઋષિમુનિઓ એક વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખતા 24 કલાક, એ અગ્નિ હંમેશા ચાલુ ને ચાલુ જ રહે. હવે એને ચાલુ રાખવા માટે સમિત આવતું, એટલે કે પ્રકારનું વિશિષ્ટ લાકડું, કાષ્ઠ. તો અંગિરા ઋષિ શૌનક ક્યારે સમિત પાણી, પાણી એટલે હાથ, હાથમાં તારે લાકડું લઈને ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. કેમ હાથમાં લાકડું? કે તું જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે બે ભાવના આ સમિત પાણી દ્વારા પ્રગટ થાય છે. એક, જેમ ગુરુની પેલી અગ્નિ છે પ્રજ્વલિત રહે, ગુરુ એ વખતે શિષ્ય પાસે પણ આવો નાના મોટા કામ આશ્રમને કરાવતા, પાણી લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, પુષ્પો લેવા જાય, એમાં અગ્નિ વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખવા માટે પણ શિષ્યો વનમાંથી આવા સમિતના લાકડા લાવતા. એમ તારે હવે હાથમાં આ લાકડું લઈને જવાનું છે, ગુરુને બતાવવાનું છે, કહેવાનું છે કે હું તમારું શરણું સ્વીકારું છું. પણ કેવી રીતે? હું પણ એક વેદિકા છું, તમે એના પુરોહિત છો, તમે જે આ વેદિકામાં વિદ્યાગ્નિ પ્રજ્વલિત કરશો એ વિદ્યાગ્નિ હું પ્રજ્વલિત રાખીશ, એ મારી એક પ્રતિજ્ઞા છે. આ પહેલી શરત છે કે તમારું આપેલું જ્ઞાન હું નહીં લજ્જા પામવા દઉં, એને હું લાજ રાખીશ, એને અભિવૃદ્ધિ કરીશ. અને બીજું કે જેમાં સમિત છે, આ જે લાકડું છે એ વેદિકામાં હોમાઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે, એનો આકાર કોઈ રહેતો નથી, એમ હું પણ આપના શરણે આવ્યો છું
આપની આજ્ઞામાં હું મારું અસ્તિત્વ મિટાવી દઈશ. મારો કોઈ આકાર, મારા મનના કોઈ પણ તર્ક વિતર્ક હું નહીં ચલાવું, તમારી આજ્ઞામાં મારી રાખ થઈ જશે. આવો ભોગ આપવા માટે હું કટિબદ્ધ થયો છું. આવો શિષ્ય પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગુરુના શરણે આવે છે. અને આવું જ્યારે આવી જ્યારે તૈયારી શિષ્ય બતાવે છે, ત્યારે જ ગુરુની કૃપા એ શિષ્ય ઉપર વરસતી હોય છે. યોગી કૃષ્ણ પ્રેમ નામના બહુ જ એક સારા સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. પોતે મૂળ અમેરિકન, પણ ભારતમાં આવી અને એક પરમ ભક્ત થયા કૃષ્ણના. બહુ જ સુંદર એક વાક્ય ઇંગ્લિશમાં બોલે છે, આ જ ભાવ પ્રગટ કરે છે, ઉપનિષદ ભાવના પ્રગટ કરે છે. પેલા ઇંગ્લિશમાં વાંચું છું, પછી આપણે ભાવ કરશું ગુજરાતીમાં. એ પોતે કહે છે, ઇન ધીસ વર્લ્ડ વેન એવર એનીબડી ઇમોલેટ્સ હિમસેલ્ફ ઇન ધ ફાયર ઓફ ધ ડિવાઇન, દેર ઇઝ એન એક્સપ્લોઝન વિચ ઇઝ ગ્રેસ. પોતે સમજાવે છે, બહુ સાહિત્યિક ભાષામાં કહે છે કે જ્યારે ગુરુરૂપ આજ્ઞાની ગુરુ આજ્ઞારૂપ અગ્નિમાં જે સમિદ થઈને હોમાઈ જાય છે, તેના ઉપર ગુરુ કૃપાનો અભિષેક થાય છે. એટલે ગુરુની કૃપાના પાત્ર બનવા માટે આપણે હંમેશા આપણી જાતને, આપણી અસ્તિત્વને ગુરુના શરણે હોમી દેવું પડે, ત્યારે એ ગુરુની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. અને જ્યારે ગુરુની કૃપા થાય તો ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. સારંગપુરમાં સંતોનું જે આ તાલીમ કેન્દ્ર ચાલે છે એનો આ મુદ્રાલેખ છે. વચ્ચે એક જ્ઞાન માટે દીવો છે, ઉપર નીચે આ મુદ્રા છે, જ્ઞાન ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો ગુરુની કૃપા. જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું ફળ શું? ગુરુ કૃપા. એમ આપણા સાધનાનું કેન્દ્ર બિંદુ ગુરુ છે. ગુરુની કૃપા આપણા ઉપર કેવી રીતે વર્ષે? અહીંયા કીધું ગુરુમાં હોમાઈ જવાનું છે, ગુરુ રૂપ થઈ જવાનું છે, ગુરુમય બનવાનું છે. એ વાતને વિશેષ આપણા જીવનમાં દ્રઢાવવા માટે આપણે આ પારાયણમાં જોડાયા છે. સ્વામીશમાં વિશેષ ને વિશેષ આપણે હેત થાય, આત્મબુદ્ધિ થાય, આપણે જોડાઈ શકીએ, એમનું સ્વરૂપ ઓળખાય, એના માટે આપણે એક શ્લોકના આધારે એમના પ્રસંગો જોવાના છે. એ જે શ્લોક છે તમેવ માતા, એનું પહેલાં આપણે સૌ સમૂહમાં સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે ગાન કરીશું.

ત્વમેવ માતા. આજથી આપણે આ પ્રકરણ શરૂ કરીએ છીએ. સ્વામીશ્રી આપણી માતા છે. કેવી રીતે આપણી માતા છે? સ્વામીશ્રી યથાર્થ સ્વરૂપમાં આપણી માતા છે એ યથાર્થ સમજવા માટે પહેલાં આપણે માતાને યથાર્થ સમજીએ. માતા કોણ છે, શું છે, એનો મહિમા શું છે, એક ટૂંકી ભૂમિકા પૂર્વભૂમિકા રૂપે આજે થોડોક એનો પ્રારંભ કરીએ. એક યહૂદી કહેવત છે કે ઈશ્વર દરેક સ્થાને પહોંચી નથી શકતા, એટલા માટે માતાનું સર્જન કર્યું છે. ભગવાન ઈચ્છે છે કે મારા દરેકે દરેક સંતાનને હું પ્રેમ પહોંચાડું. આમ તો ભગવાન તો સર્વવ્યાપક છે જ, આપણે બધાના અંતર્યામી છે, પણ એક ભાવના છે કે માતા છે પોતે વાત્સલ્ય મૂર્તિ છે, પ્રેમ સ્વરૂપ છે, એટલે ભગવાનનું પ્રતિનિધિત્વ બજાવે છે, ભગવાનનું કાર્ય આ લોકમાં કરે છે. દરેકે દરેક બાળકને ભગવાનનો પ્રેમ, શુદ્ધ પવિત્ર પ્રેમ પહોંચાડે છે. બોટાદકર આપણા બહુ જ પ્રસિદ્ધ ગુજરાતના કવિ, એમને પણ આ જ ભાવ એમના પ્રસિદ્ધ પદમાં, આપ બધા જાણો છો, કદાચ પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો હશે, શું કહે છે માતા માટે. પ્રભુના એમ એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતથી જુદી રે એની જાત રે, જનની જનની સખી નહીં, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ કહે છે કે માતા કેવા છે, પ્રભુના એ પ્રેમના પૂતળી છે, મૂર્તિમાન સ્વરૂપ છે. એ આ જગતમાં જે પણ કંઈ તમને પ્રેમ જોવા મળે છે એની જુદી ભાત છે, એટલા માટે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની જોડ એ અનુપમ છે. માતાનો પ્રેમ એ કોઈની સાથે સરખાવી શકાતો નથી. માં શબ્દ જ એવો છે, માં આપણો મોઢું ખુલી જાય, મોઢું ખુલી જાય, સાથે હૈયું પણ ખુલી જાય છે. એક સાથે કેટકેટલી સ્મૃતિઓ આપણા હૃદયમાં ધસી આવે છે જ્યારે આપણે માં શબ્દ બોલે છે. તારે એક ખાસિયત છે, ઘણી બધી ભાષાઓમાં તમે જો માતા માટે જે શબ્દ છે ને એ મકારથી શરૂ થશે. સંસ્કૃતમાં તો છે જ માતા, ગુજરાતીમાં પણ જેટલા કંઈ શબ્દો આપણને જોવા મળે છે, માં છે, માતા છે, માડી છે, માવડી છે, માતુશ્રી છે, માવલડી, આ બધા જે સાહિત્યિક પદોમાં આપણને શબ્દ જોવા મળે છે, મકારથી શરૂ થાય છે. મરાઠીમાં પણ એવો એક શબ્દ છે ને માટે માવલી. ઇંગ્લિશમાં શબ્દ છે મધર, અથવા તો મમ્મી, અથવા તો મોમ અમેરિકામાં કહે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષામાં માતર કહે છે, જર્મનમાં પણ માતર કહે છે, ચાઇનીઝમાં માસિલ કહે છે, મામા કહે છે. દરેકે દરેક ભાષામાં, ઘણી ખરી ભાષામાં માતા માટે જે શબ્દ છે એ મકારથી શરૂ થાય છે. સાહિત્યકારો કહે છે કે મકાર શેનો છે, એ મમતાનો મકાર છે. માં જે શબ્દ એનો જે અર્થ એ કંઈ જોડણી કોષમાં આપણે એમ નથી મળતો, એ જ્યારે આપણા જીવન કોષમાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એનો અર્થ આપણે પ્રાપ્ત થાય છે. માતાનો જે મહિમા છે એ માં એક શબ્દમાંથી આપણે પ્રાપ્ત થઈ જાય છે. દુલાભાઈ કાક બહુ જ આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા. એમની એક નાની વાર્તા છે કે જ્યારે પોતે એમના માતુશ્રી એ જ્યારે ગુજરી ગયા ત્યારે પોતે એ વખતે હાજર નહોતા ઘરમાં, પણ જ્યારે સમાચાર મળ્યા કે માં પોતે ગુજરી ગયા છે, અવસાન થયું છે, તાબડતોડ ઘરે આવી જાય છે. અને એ વખતે એના માતાનો જે મૃતદેહ છે ત્યાં જ એના ઉપર માથું નમાવી અને જે વિલાપ કરે છે એ વિલાપમાંથી પ્રગટ થાય છે એમનું જે આર્તનાદ, એ માના દોહા. દુલાભાઈ કાકના બહુ જ પ્રસિદ્ધ દોહા છે. માના જે દોહા છે એમાં પ્રથમ પંક્તિમાં પોતે લખે છે, માના જે દોહા છે એમાં પ્રથમ પંક્તિમાં પોતે લખે છે,

બોલતા ના આવડ્યો. કેવું? માં. તો એનો અર્થ શું? બધું જ વ્યર્થ છે. પણ જ્યારે તું માં બોલતા શીખીશ ખરાખર ખરેખરા અર્થમાં, ત્યારે ટાઢક વડે કોઠા ટાઢક થાય, એટલે કે એને ત્રિવિધ તાપ શમી જાય છે. આ દુલાભાઈ કાગ લખે છે. આગળ કહે છે કે મોઢું બોલે, મોઢે બોલું માં સાચે નાનપ સાંભળે, ત્યારે મોટપની મજા મને કડવી લાગે. કાગડા, મોટપની મજા મને કડવી લાગે. મામા, મા શબ્દમાં જ એવું દૈવત છે કે યાદ આવતા આપણી આપ સૌને બધાને તમારી માતૃશ્રીની પણ સ્મૃતિ થઈ આવશે. કારણ કે એમાં એક એક ચમત્કાર રહેલો છે. હરીન્દ્ર દવે પણ એક બહુ સારા મોટા સાહિત્યકાર થઈ ગયા. એમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. એક કલ્પના કરીશ કે દુનિયામાં સર્વપ્રથમવાર માં એ ક્યારે બોલાયું હશે? પ્રશ્ન સુંદર છે ને. જગતમાં પહેલી વાર માં ક્યારે, એનું ઉચ્ચારણ ક્યારે થયું હશે? પછી કહે છે કે આવો કઈ પ્રશ્ન કહેવાય કે કોઈ કદાચ પૂછે કે જગતમાં પહેલી વાર સ્મિત સ્માઈલ ક્યારે પ્રગટ થયું? દુનિયામાં પહેલી વાર આંસુનું ટીપું ક્યારે ટપક્યું? પહેલી વાર પુષ્પ ક્યારે ખીલ્યું? આ પૃથ્વી પર સર્વપ્રથમ સૂર્યોદય ક્યારે થયો? આનો કોઈ જવાબ છે? કોઈ જવાબ નથી. એ શાશ્વત છે. એમ માં એ પણ શાશ્વત છે. માતૃભાવના શાશ્વત છે. એ પ્રાચીન છે. અને જે પ્રાચીન હોય, જે પવિત્ર હોય અને જે પૂજનીય હોય, એ તીર્થ બની જાય છે. તીર્થ એટલે શું? જે પ્રાચીન હોય, પવિત્ર હોય અને પૂજનીય હોય. માતા માટે કહેવાય છે, માતા એ પોતે શબ્દ તીર્થ છે. શબ્દના આકારમાં પોતે તીર્થ છે. માતા સ્વયં મહાતીર્થ છે. રમણલાલ સોની કરીને એક સારા ગુજરાતના સાહિત્ય રસિક હતા. એમને માતા વિશે ઘણું સંકલન કર્યું છે અને એક પુસ્તક બહાર પડ્યું છે. એનું શીર્ષક આ જ છે, માતા મહાતીર્થ. એમાં પ્રસ્તાવનામાં એક પ્રસિદ્ધ વાર્તા લખી છે, આપણે એને સાંભળીએ. આપ બધા સૌ જાણો છો, પણ એનો સેજ છેલ્લે ટ્વિસ્ટ આપે છે કે શિવ અને પાર્વતીના બે પુત્ર, એક ગણેશ અને કાર્તિકેય. મોટા થાય છે છોકરાઓ બે, એટલે સ્વાભાવિક રીતે માતા પિતાને ચિંતા થાય છે. શનિ કે મને પરણાવશું ક્યારે, કંઈક બરાબર સારું આપણે સત્પાત્ર આપણે એના માટે ગોતીએ. મોટા થાય છે એટલે હવે એ લોકો શોધવા નીકળે છે. બે છોકરી, બે કન્યા ઉપર એ લોકોની દ્રષ્ટિ પડે છે, રિદ્ધિ અને સિદ્ધિ. પછી બે કન્યાને આ બે છોકરાઓની સમક્ષ લાવે છે. અને પછી ગણપતિ, ગણેશ અને કાર્તિકેયને કહે છે કે હવે તમે, ગણેશને કહે છે કે તમે આમાં એકમાંથી પસંદ કરો. ગણેશ કહે છે મને બે ફાવશે. કેમ નહીં બેટા, તારે એમ બેમાંથી એક પસંદ કરવાની છે. કાર્તિકે કે મને પણ બે જોઈએ. પછી પાર્વતીજીને થાય છે કે આમાં તો મેળ નહીં પડે, આ રિદ્ધિની સિદ્ધિ છે ને છૂટી નહીં પડે, એક જ ઘરમાં જશે. આપણે જોઈએ છે ને, જ્યાં રિદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય, સિદ્ધિ હોય ત્યાં રિદ્ધિ હોય. એ કે હવે કરવું શું? બે તેજસ્વી હતા, પરાક્રમી હતા. પાર્વતીજી કહે છે કે હવે આ રિદ્ધિને સિદ્ધિ વરવા માટે હવે તમારે પરાક્રમની પરીક્ષા કરવામાં આવશે. કાર્તિકે તો બહુ બાહોશ હતો, એને પરાક્રમ ઉપરનો વિશ્વાસ હતો કે માં મંજૂર, તમે જે પરીક્ષા, જે કસોટી એ તમે અમને ચડાવો એના માટે તૈયાર છે. પાર્વતી સમજાવે છે કે આ પૃથ્વી સ્વયં એક તીર્થ છે. તો જે આ પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરીને પાછા અહીંયા આવે અને પરાક્રમ બરાબર બતાવી પડે, એને આ રિદ્ધિની સિદ્ધિ વર્ષે. મંજૂર. અને કાર્તિકનું વાહન શું કહેવાય છે? મોર, મયુર. એટલે મોરને બોલાવે છે અને બરાબર ચડી જાય છે. કિક મારી અને ભાઈ ઉપડ્યા, જેમ સ્કૂટરને કિક મારે ને, અને બરાબર ફૂલ જોશમાં એ પોતે જાય છે. ને આ બાજુ ગણપતિ જ ઊભા છે. પાર્વતી કહે છે કે, પાર્વતીને થાય છે કે એક તો સ્થૂળ શરીર અને એનું વાહન કેવું છે? ઉંદર. પહેલાંની તો મોટી આમ CBZ અને ફિયારો અને વિક્ટર અને પલ્સર જેવી આમ જોરદારની બાઇક છે. આની તો બિચારીની પેલું કાઇનેટિક હોન્ડા જેવું પણ નથી. ને કરશું શું? આ કરશે શું? એટલે ગણપતિ ઉપર દયા આવી કે બેટા તું પ્રયત્ન તો કર, જા તો ખરા, આમ થોડાક ડગલા તો માન. કે માતા મને એનો પ્રશ્ન જરાય નથી, હું એ વિચારું છું. આપે કીધું કે પૃથ્વી સ્વયં એક તીર્થ છે, પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે પૃથ્વી ભલે તીર્થ હોય પણ માતા એ મહાતીર્થ છે. એ વાત સાચી કે નહીં? કે વાત સાચી ને? તો આપ બિરાજો. શંકર અને પાર્વતીને એક આસન ઉપર

0: સ્થિત કરે છે, એમનો વંદન કરે છે, આશીર્વાદ લે છે, ત્રણ પ્રદક્ષિણા ફરે છે. પછી શંકર ભગવાન કહે છે કે આપ વચનબદ્ધ થયા છો. તમે કીધું કે પૃથ્વી એક તીર્થ છે, એની જેની પ્રદક્ષિણા કરશે ને એમ જે દિન સુધી વર્ષે, મેં તો માતાની પ્રદક્ષિણા કરીશ. માતા મહાતીર્થ છે, તીર્થોત્તમા છે, એક નહીં મેં ત્રણ પ્રદક્ષિણા કરી છે. બોલો હવે રિદ્ધિને સિદ્ધિ કોને વર્ષે? શંકર તો આશુતોષ હતા, તથાસ્તુ કે નહીં કે જા લઈ જાતું. અને આ ભાઈ તો લઈ જાય છે, અને એ વખતે કાર્તિક પાછા આવે છે, પણ કાર્તિક માટે કંઈ રહેવું નથી, કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. એમ ત્યાં સાહિત્યકારો સમજાવે છે કે જે માતાના આશીર્વાદ લે છે, એટલે કે માતાને મહાતીર્થ માને છે, એને રિદ્ધિ અને સિદ્ધિ વળે છે. માતા ફક્ત મહાતીર્થ નહીં, સ્વર્ગ સમાન કહેવાય છે. સ્વર્ગ સમાન સંસ્કૃતમાં સુંદર એક સુભાષિત છે. એક ભાઈ એક નાના બાળકને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસિ ચેત શૃણુ. હે ભાઈ, તું એવું પૂછે છે કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસિ ચેત શૃણુ. તે એવું પૂછે છે કે આ સ્વર્ગ ક્યાં છે? તો સામણું તને બતાવું. શૃણુ, સત્વત માતૃ પાદમ ભુજ સન્નિધિ ગોચર. કે તું સ્વર્ગ ક્યાં છે એવું તું પૂછે છે ને, પણ તું આંખ ખોલ, તારા માતાના ચરણ કમળમાં જ સ્વર્ગ સમાયેલું છે. એક યુવાન હતો, એને સૈનિક થવું હતું, એટલે ભગવાન પાસે જઈશ કે પ્રભુ મારે સૈનિક બનવું છે. કેમ કે વાહ બહુ સરસ, કે દેશની સેવા થાય, આ તો બહુ મોટી સેવા કહેવાય. પણ કે તારા ઘરમાં કેટલા સભ્યો? કે ભગવાન અમે બે જ જણ, હું ને મારી માં, બસ હું ને બા જ બે જ જણા છે. કે તો પછી તું સૈન્યમાં જોડાઈશ તો પછી માની સેવા કોણ કરશે? કે ભગવાન તમે છો ને, કે એમ નહીં પણ કોઈ પ્રત્યક્ષ હાજર હોવું છે ને. કે તો હવે છે, હવે પણ મારે તો દેશની સેવા કરવી છે ને. પણ તારે દેશની સેવા કેમ કરવી છે? કેમ, દેશ જેવી કોઈ મોટી સેવા નહીં, પણ કેમ દેશની સેવા કરી? કે એમાં શહીદ થઈશ. કે શહીદ કેમ થાવ તારે? કે મારે સ્વર્ગમાં જવું છે. કે અરે ભલા માણસ, તું મરીને સ્વર્ગમાં જવા માટે પ્રયત્ન કરે છે, તારી માતા જ સ્વર્ગ છે. સ્વર્ગ સ્વર્ગ શું કરે છે? માતાની સેવા કરીશ એમાં જ તારું સ્વર્ગ સમાયેલું છે. આ વાર્તા છે. પણ વ્યાસજી કહે છે કે માતા તો સ્વર્ગથી અધિક છે. રામાયણમાં વાત આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન લંકામાંથી પાછા પુષ્પક વિમાનમાં અયોધ્યા તરફ આવી રહ્યા છે, અને અયોધ્યા ઉપરથી જ્યારે એમનું વિમાન જઈ રહ્યું છે, અંતરમાં રોમાંચ થાય છે કે આ મારી જન્મભૂમિ, એ માતૃભૂમિનો હું સ્પર્શ કરીશ, મારા જે માતા કૌશલ્ય એનું ચરણ સ્પર્શ કરીશ. એ જે રોમાંચમાં પોતે બોલે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપિ ગરીયસી. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ, એ તો સ્વર્ગાત અપિ ગરીયસી, સ્વર્ગ કરતાં પણ વધારે ગૌરવશાળીની છે આ માતાનો મહિમા છે. રવીન્દ્રનાથ ટાગોરની પણ એક આના જ સંદર્ભમાં એક વાર્તા છે, સ્વર્ગથી વિદાય. રવીન્દ્રનાથ ટાગોર આપણે જાણીએ છીએ ભારતના બહુ જ એક વરિષ્ઠ કવિ થઈ ગયા. 1913 સાલમાં પોતે નોબેલ પ્રાઇઝ વિજેતા થયા હતા. ફર્સ્ટ નોન યુરોપિયન એવર ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. આ રવીન્દ્રનાથ ટાગોર એક નાની વાર્તા લખી છે, સ્વર્ગથી વિદાય. બહુ ટચુકડી વાર્તા છે, સ્વર્ગથી વિદાય. બે ભાવ બતાવે છે, જે સ્વર્ગમાં જે લાગણીહીનતા છે અને મૃત્યુ લોકો પર જે લાગણી સભરતા છે, એમાં એક ભાઈ એનો પુણ્યનો સ્ટોક ખલાસ થઈ જાય છે, એટલે સ્વર્ગમાંથી હવે પાછા આવે છે. હવે એ ભાઈની વિદાય વખતે એને જે અનુભવ થાય છે, લખે છે કે એ પોતે વિદાય લે છે, પણ બીજા જે દેવતાઓ છે ને આજુ બધા બધા જે માણસો છે સ્વર્ગમાં જે સુખ ભોગવે છે, એટલા બધા લોકો ભોગ વૈભવ વિલાસમાં લોકો આમ રચ્યા પચ્યા, સુરાપાનમાં મત છે એકદમ, લોકો ગુલતાન છે નાચગાનમાં ખાવા પીવામાં, કોઈને કંઈ પડી જ નથી, કોણ આવે છે કોણ જાય છે, એકદમ નિષ્ઠુર થઈ ગયા છે બધા. ને એ વખતે પેલો માણસને એમ ભાન થાય છે કે સ્વર્ગ તો આવું છે. એ વખતે સ્વર્ગવાસીઓને ફટકારે છે કે તમે સ્વર્ગ સ્વર્ગ કરો છો ને, જાઓ, તમારું સ્વર્ગમાં નથી જોતું. એના કરતા આ સ્વર્ગ કરતા તો મારું માતૃભૂમિ એ શ્રેષ્ઠ છે. કેમ કે તમારા સ્વર્ગમાં ભલે અમૃતની નદીઓ વહેતી હોય, અમારા મૃત્યુલોકમાં માતાની આંસુઓની એ નદીઓ વહેતી હોય છે, ત્યાં લાગણી છે. માટે અમે તો તમારા અમૃતની જરૂર નથી, અમારા માતાઓની આંસુઓથી અમે પૃથ્વીને પણ સ્વર્ગ સમાન બનાવશું. આ માતાનો મહિમા છે, આ માતાનો માતમ છે. આની તો ઘણી બધી વાત થઈ શકે એમ છે, પણ આપણે થાય કે આટલું બધું માતાનું મહાત્મ્ય શા માટે? એવું તો શું માતા કરી આપે છે કે એને આટલા બધા લોકો, આટલા બધા કવિઓ, આટલા બધા ઋષિઓ, આટલા બધા સાહિત્યકારો એના પર વારી ગયા છે? તો ભગવાનની જે બહુ મોટામાં મોટી સેવા છે એ માતા પોતાને શિરે ધારે છે. એવું કહેવાય છે કે મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. માનવ એ પ્રભુના સૃષ્ટિનો શિરતાજ છે. માણસ જ્યારે પ્રગટ થાય છે, માણસ એક જન્મે છે, કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે. આપણા ભારતમાં અને વિશ્વમાં બધે જ એ રોજબરોજનો એક વ્યવહાર બની ગયો છે, એટલે આપણે બહુ મહિમા રહેતો નથી. પણ કદાચ એક જ બાળક વર્ષમાં એક જ વાર જન્મતો હોય તો કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના કહેવાય? કહો, એક મનુષ્યમાંથી એક મનુષ્ય નાનું પ્રગટ થાય છે. મહારાજે જે વાત કરી કે માણસમાંથી માણસ, કીડીમાંથી કીડી, પશુમાંથી પશુ, આ ભગવાનનો એક ચમત્કાર છે. આપણે ક્યારેક જેને બાળકનો જન્મ થાય, બીજી સુંદર એક કહેવત છે કે પ્રભુ એ બાળક છે, પ્રભુનો દૂત છે. જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી પર બાળક મોકલતા રહેશે ત્યાં સુધી સમજો કે ભગવાનને આપણા ઉપરથી હજી આશા ઉઠી નથી ગઈ, હજી વિશ્વાસ છે આપણા ઉપર, કારણ કે એ પોતાનું એક પ્રતિનિધિ, એક નાનું સ્વરૂપ મોકલે છે અને એ સેવા માતાને સોંપે છે. કેટલી મહાન સેવા છે! માતા બનવું સહેલું નથી, આ ભગવાનની જે સેવાનો પાત્ર પોતે બન્યા છે. જીવનદાત્રી છે, જીવનદાતા છે, જીવન સ્ત્રોત છે. આ જે મોટી સેવા ભગવાનની મળી છે એટલા માટે માતાનો મહિમા છે. એટલે આ પ્રથમ આપણે લક્ષણ જોઈએ છે. માતા કોણ છે? જીવનદાત્રી, જે જીવન આપે, જન્મ આપે, એને માતા કહેવાય. હવે આપણે સ્વામી ઉપર આવીએ છીએ. સ્વામી આપણા જીવન માટે, આપણા સૌ માટે કેવી રીતે જીવનદાતા છે? બે રીતે આપણે સમજશું, એક સ્થૂળ રીતે અને એક સૂક્ષ્મ રીતે. પહેલા સ્થૂળ રીતે, સ્વામી બાપાએ સ્થૂળ રીતે પણ કેટલા બધા હરિભક્તોમાં જીવન આપ્યું છે, જીવન દાન આપ્યું છે, લિટરલી. હા, એવા તો કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ, અથવા આપણે રિપોર્ટમાં પણ સાંભળ્યા છે, વાંચ્યા છે. એનું પાછળથી શું થયું આપણે કદાચ ખ્યાલ નથી આવતો, પણ જ્યારે જ્યારે સ્વામી બાપાને કંઈક સંકલ્પ થાય, અથવા તો કંઈક વૃક્ષનું કંઈક છેદન કરવાનું થાય, વૃક્ષ બીજેથી અહીંથી કાઢીને બીજે કંઈ રોપવાનું આવે, ત્યારે સ્વામી બાપાને એક વિધિ છે, યોગ્ય પદ્ધતિ પહેલેથી ચાલી આવે છે, શાસ્ત્રીમાના વખતનું પણ આવું થતું. વૃક્ષને જ્યારે બાપા કાપે છે ત્યારે પહેલાં શું કરે છે? ને વર્તમાન ધરાવે છે. બાપા જાણે છે કે આમાં પણ એક પ્રાણ છે, જીવ છે, એને વર્તમાન ધરાવે છે. ક્યારેક તો કંઠી પણ પહેરાવે છે. એ વખતે સ્વામી પૂછે છે, સારંગપુરમાં જ્યારે બાંધકામ થોડુંક નવું થવાનું હતું, નવા હવેલીનું ને સર્વસ્વનું, એ વખતે જ્યારે ઝાડ કાપવામાં આવ્યા ત્યારે પણ આવી જ ઘટના થઈ. સ્વામીએ પૂછ્યું કે આ બે જ્યાં જીવ છે આપણે ક્યાં મોકલશું? એટલે કે સંતો પચંદર સંતોને પૂછ્યું કે જે પણ આપણે નિસંતાન કોઈ હરિભક્ત હોય એના તમે નામ બોલો, તો એ પ્રમાણે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે એ જીવ હરિભક્તના ઘરે જન્મ લે મુક્ત તરીકે અને સત્સંગમાં એ જન્મ ધારણ કરે. સ્વામી બાપાની આ ભાવના છે. આવતા કેટલાય પ્રસંગો આપણે, તમે કદાચ જાણતા હશો વધારે, આપણે જોવા મળે કે સ્વામી બાપા આ અર્થમાં પણ જીવનદાતા છે. એક પ્રસંગ તો બહુ જ પ્રસિદ્ધ છે, આપણા લાલજી શેઠનો, ભરૂચના. વર્ષોથી જ્યારે મંદિર થયું પહેલાં, તો બહુ પહેલાંનો પ્રસંગ છે, વર્ષો પહેલાંનો પ્રસંગ છે, સ્વામી બાપા ત્યાં સદગુરુ સંતો મહંત ડૉક્ટર સ્વામી કોઈ પણ ત્યાં આવતું, ભરૂચમાં એકમાત્ર આશ્રય સ્થાન હતું લાલજી શેઠનું ઘર. એકવાર એવું બને છે કે સ્વામી ત્યાં આવ્યા છે, સત્સંગની બધી ત્યાં પ્રવૃત્તિઓ થઈ, સભા થઈ, અને જ્યારે બાપા વિદાય લેવાના હોય છે ઘરમાંથી, ત્યારે શેઠ કંઈક આગા પાછા થયા. બાપાને કંઈક કામ થયું પડ્યું હશે, એટલે સંતોને પૂછ્યું, કંઈક કાર્યકરને પૂછ્યું કે તપાસ કરો, કંઈક છે કોઈ બીજો પુરુષ કંઈક ઘરનો? એટલે આ કાર્યકર અંદર જાય છે, હરિભક્ત તો અંદર તો સ્ત્રીઓ જ હતા, બે દીકરીઓ હતી. એટલે બહાર આવે છે કે સ્વામી તેમને તો બે દીકરી જ છે, ત્યાં અંદર બીજું કોઈ પુરુષ નથી. એવામાં લાલજી શેઠ આવી જાય છે અને સ્વામી કહે કે શેઠ તમારે કોઈ પુત્ર નથી ને, બે દીકરી જ છે ને? કે હા સ્વામી, અમને કોઈ દીકરો નથી, બે દીકરી જ. અમે કે બોલે બાપા ક્યાંય બોલતા નથી, આગળ કંઈ સ્પષ્ટતા કરતા નથી, કશું જ નહીં. એનો ઘટસ્ફોટ 7 વર્ષ પછી થાય છે. 7 વર્ષ પછી, હું ધારું છું પ્રમાણે સ્વામી બાપા બોચાસનમાં હતા, 7 વર્ષ પછી બોચાસનમાં લાલજી શેઠ એમના નવજાત શિશુ બાળક લઈને બાપા પાસે આવે છે. બાપા કે અમારો પુત્ર જન્મ થયો છે અમારા ઘરે મુક્તનો, એને તમે વર્તમાન ધરાવો. બાપે કે એમ હવે એટલા બધા રાજી થઈ ગયા, જેમ પોતાના ઘરે કોઈ બાળકનો જન્મ કે થાય ને કેવો આનંદ થાય. બાપે કે એમ દીકરો આવ્યો, મહારાજી કૃપા કરી. વાહ, મહારાજ બાપા ત્યાં વર્તમાન ધરાવે છે. પછી લાલજી શેઠને કહે છે કે શેઠ, આજે તમે મારી એક માળા ઓછી કરી. લાલજી શેઠને સમજાવ્યું કે કેમ એક માળા ઓછી મેં કરી. બાપા કે મને ખબર પડી કે તમારા ઘરે કોઈ પુત્રનો જન્મ નથી થયો, ત્યારથી હું તમારા માટે રોજ પૂજામાં એક માળા કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પૂજામાં 7 વર્ષ એક હરિભક્તના ઘરે પુત્રનો જન્મ થાય એના માટે માળા કરતા હતા. કેટલું અનુસંધાન! આપણે અક્ષરધામ માટે તો 2 માળા કરીએ છીએ. આપણે કહેવાય માર્ચ પછી તો બંધ જ છે ને. હવે તો આપણે નિશ્ચિત છે કે માર્ચની 13મી તારીખ ઉદઘાટન થાય પછી પૂરી. આપણે 5 માળા કરતા હોય અને એમાં 40% વધારો થાય એટલે કેટલું ભારે પડે. સ્વામી આપણને નિશ્ચિત નહોતું. કેટલી શ્રદ્ધા! અને માતા કહેવાય કે નહીં, બાળકનો જન્મ સ્વામી આપણને કૃપાથી જ થયો, આ આશીર્વાદથી જ થયો. કે બાપા પણ આપણા માટે એક માતા છે. આ તો જન્મથી એનો બાપાએ જીવન આપ્યું. એવું પણ બને છે ક્યારેક કે મોટી ઉંમર થયા પછી પણ જીવનદાન આપે છે. એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે, જબલપુરના આપણા હરીશભાઈ, એમના રસિકભાઈ, એમના રસિકભાઈના પોતે પિતાશ્રી રસિકભાઈ, આપણા આખું કુટુંબ બહુ જ સન્નિષ્ઠ જબલપુરના આખો સત્સંગ મંડળમાં પોતે આગેવાન છે. એ હરીશભાઈ પોતાનો પ્રસંગ કીધેલો, 1976નો પ્રસંગ છે. હા, 1976નો કંઈ કામ પ્રસંગે બોમ્બે એમને જવાનું થયું અને અચાનક એમને હૃદયમાં કંઈક દુખાવો પડ્યો. પેલા તો બહુ ગણકાર્યું ને કે હશે કંઈક, હવે આમ થાક હશે કે વાયુનો કંઈક પ્રકોપ થયો હશે. એટલે બહુ કંઈ ધ્યાન ના દીધું, પછી પણ એ દુખાવો વધવા લાગ્યો. એટલે પછી ત્યાં કંઈક દવાખાનામાં દાખલ થયા અને હોસ્પિટલના જે પેલા ડૉક્ટરો હતા એટલે એકદમ સાવચેત થઈ ગયા કે સાહેબ, તમારે છે ને એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં તમે આવ્યા છો, તમારો અત્યારે હાર્ટ એટેક આવવાની અણી ઉપર છે, તમારે અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડશે અને તમારે કાલે જ અમે ઓપરેશન કરશું. તમારું હાર્ટ બહુ જ એકદમ ડેન્જરસ જોખમમાં તમારું અત્યારે પરિસ્થિતિ છે. કે ઓપરેશન કાલે? કે હા, કાલે જ તમને અહીંયાથી જરાય અમે આગળ પાછળ નહીં થવા દે. એટલે કેવું ના ચાલે કે કેમ કે મારે પહેલાં મારા ગુરુને પૂછવું પડે. પણ કે તમને તો તમને ખબર પડે છે કે આ જીવન મરણનો આ પ્રસંગ છે અત્યારે, તમને આમ કંઈક થઈ જશે ગમે ત્યારે કંઈ ખબર ના પડે. કે જો મારા ગુરુની આજ્ઞા સિવાય છીક પણ ખાતો નથી, એટલે મારે આવું મોટું ઓપરેશન કરવાનું હોય તો મારે ગુરુને પૂછવું જ પડે. પણ કે તમને અમે આ દવાખાનામાં રજા ના આપીએ. રજા ના આપે તો હું હાલો ચાલો ને. પણ કે તમને કંઈ થશે તો કે ચિંતા ના કરતા, તમને કોઈ કેસનું તમારું કંઈ કેસ નહીં કરું, જવાબદારી બધી મારી છે. આ હરીશભાઈ તો નીકળ્યા. બનતા જોગ એવું બને છે કે સ્વામી બાપા પોતે મહારાષ્ટ્રમાં જતા, અકોલા હતા. હરીશભાઈ આમ શોધતા જે હરિભક્તના ઘરે સ્વામી બાપાનો ઉતાર હતો ત્યાં પહોંચે છે. એ જ વખતે સ્વામી શ્રી હરિભક્તની મુલાકાત આપી રહ્યા છે. સ્વામી બાપાના તે મુલાકાત કક્ષમાં જાય છે અને એકદમ ખૂણામાં ઊભા રહે છે. હરિભક્તોનો આખી જે લાઈન ચાલુ હતી, સ્વામી બાપાની દ્રષ્ટિ પડે છે કે હરીશભાઈ આવ્યા છે. સ્વામી આંખથી મળી લીધું પણ હરીશભાઈ નજીક ના આવ્યા. હરિભક્તો બધા જ આમ સંતોષપૂર્વક બાપાની મુલાકાત લઈને બહાર વિદાય થાય છે ત્યારે બાપા નજીક બોલાવે કે આવો હરીશભાઈ આવો, શું અત્યારે કંઈક કામ પ્રસંગે આવ્યા છો? એમ બધી પૂછપરછ કરી હરીશભાઈ વાત કરી કે સ્વામી, હું હમણાં જ મુંબઈથી આવું છું અને આવી રીતે ડૉક્ટર મને કહેવડાવ્યું છે કે તમારે તાત્કાલિક હાર્ટ ઓપરેશન કરવું પડશે, તો હવે કહ્યું કે નહીં પૂછવા માટે આવ્યો છું? આવું બાપાને હવે પૂછે છે. બાપાને પૂછે છે પણ બાપા જવાબ નથી આપતા. બાપા આમ તેમ જોયા કરે છે. આમથી કે બાપા ડાફોડી મારે છે, શું કરે છે? બાપા જે રૂમમાં જે પણ કંઈ સંતો હતા ને એની સામે જોતા હતા. પછી બાપાએ ગણતરી માંડી. બાપા કે 1, 2, 3, 4, 5 એમ જેટલા કંઈ સંતો હતા ને એ બધાને એક એક પછી ગણે. 14 સંતો હતા. બાપા કે 1, 2, 3, 12, 13, 14, 15 પોતે 15મા. બાપા હરીશભાઈને શું કહે છે? હરીશભાઈ જાઓ, અમે 15 જણા છે, બધા તમને 1-1 વર્ષનું આયુષ્ય આપે છે, ઓપરેશનની કાંઈ જરૂર નથી. સ્વામી બાપાએ 15 વર્ષનું જીવનદાન હરીશભાઈને આપ્યું. એ તારીખ હરીશભાઈએ ખાસ યાદ રાખેલી અને એમની ડાયરીમાં રોજ અમે દર વર્ષે જ્યારે એ તારીખ આવે ત્યારે નોંધે કે જે બાપાનું આપેલું 1 વર્ષ પૂરું થયું, આજે 2 વર્ષ પૂરા થયા, આજે 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા. આ પ્રસંગ કઈ સાલનો હતો? 76નો. આપણે થાય ને કે 91માં શું થયું? 91માં હરીશભાઈ CFI માટે લાભ લેવા માટે ગયા અમેરિકા. તે અમેરિકાનો બધો જ ઉત્સવનો લાભ લીધો, સમાગમ કર્યો, બધું ફર્યા, ખૂબ આનંદ કર્યો. પાછા આવે છે. મનમાં અનુસંધાન હતું કે સ્વામી બાપુના 15મો વર્ષ ચાલે છે. એ આવે છે જબલપુર અને પોતાના વેવાઈને બોલાવી લે છે, પોતાના જમાઈને બોલાવી લે છે, પોતાના દીકરા દીકરી બધાને બોલાવી લે છે. બધું જ એમનું જે ઘરનું જે કંઈ જે બધા પેપર્સ ડોક્યુમેન્ટ્સ છે, જે પણ કંઈ વિલ કરવાની હોય છે, બધી સોંપણી કરવાની, બધું જ વાઇન્ડ અપ કરી અને એકદમ સંતોષનો એક શ્વાસ લે છે. ત્યારે પછી કંઈક એમને ટ્રેનમાં કંઈક જાઉન થાય છે બીજે, અને ટ્રેનમાં જ એમનો અવસાન ધામમાં પોતે ગયા. એ વખતે એમના આજુબાજુ નોંધે છે, એ જ દિવસ હતો, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, યાદ નથી, એ જ દિવસ હતો, એના આજુબાજુના જ બે દિવસોમાં એ ધામમાં ગયા, જે દિવસે બાપા એમને 15 વર્ષનું આયુષ્ય આપેલું. 76 થી 91 સ્વામી બાપાના જીવન ઉપર પોતે જીવતા હતા. આ સ્વામી બાપા આપણા માટે જીવનદાતા છે. આ તો સ્થૂળ પ્રસંગો આપણે જોયા, પણ હજી સૂક્ષ્મ પણ આપણે પ્રસંગો જોઈશું. સ્વામી બાપા આપણા માટે કેવી રીતે જીવનદાતા બન્યા છે. સ્વામી વાતમાં આવે છે કે આપણો આ જે દેહ છે એ બુંદ સૃષ્ટિનો બનેલો છે, એટલે કે જાણીએ છીએ એ બુંદમાંથી એ માણસનું આખું ડિવેલપમેન્ટ થાય છે સેલ્સ દ્વારા. પણ જ્યારે સત્પુરુષ પ્રાપ્ત થાય છે અને આપણે સત્સંગ અભિમુખ કરે છે, ભગવાનનું શરણ આપણે અપાવડાવે છે, ત્યારે નાદ સૃષ્ટિનો દેહ આપણો બંધાય છે, એટલે કે એક ચૈતન્ય બે દેહ આપણો બંધાય છે. એટલે કે આપણું જીવન આખું સત્સંગમય બને છે. સ્વામી બાપાના યોગમાં આવીને કેવા માણસોનું આવી રીતે પણ આખું જીવન પરિવર્તન થયું છે. જીવન પરિવર્તનના બીજા ઘણા બધા પ્રસંગો આપણે જોવાના છે, પણ અહીંયા સ્પેસિફિકલી આ સંદર્ભમાં કે સ્વામી બાપા જીવનદાતા છે એના એક બે પ્રસંગો આપણે જોઈએ. દિલ્હીમાં આપણે બહુ જ એક સંનિષ્ઠ કુટુંબ છે. હવે એ સંનિષ્ઠ કુટુંબમાં એક સભ્ય, એમના કોઈક શાળા હતા. હવે એ શાળા છે ને બહુ સારા નહોતા, એટલે કે ખાવા પીવામાં બધી રીતે બહુ જ પૂરા હતા. ખાવા માંસ દારૂ ચોરી તો નહીં પણ આપણું શું કહેવાય જુગાર બધી રીતે પૂરા. હવે આ માણસ ને બહુ જ એકદમ પેલો પોતે શું કહેવાય રજોગુણી તામસી માણસ. હવે એના કોઈક ફ્રેન્ડે એને જ્યોતિષમાં બહુ જ આસ્થા, એટલે કોઈક જ્યોતિષ આવ્યા છે કોઈ સારા, એટલે આ ભાઈને સાથે લઈ જાય છે. અને આ પ્રસંગ સોરી 97 સાલનો છે, લગભગ 97 સાલનો. એ ભાઈ એના મિત્ર સાથે જ્યોતિષ પાસે લઈ જાય છે, પેલાના આગ્રહથી જાય, આને બહુ કઈ રસ નહીં. અને પેલો જ્યોતિષને એના એના હાથ બતાડે છે હસ્તરેખા, અને પેલા જ્યોતિષે આનું મૃત્યુનો વર્ષ નહીં મહિનો નહીં પણ તારીખ આપી દીધી, આ તારીખે તું મરી જવાનો છે. આ જ્યોતિષ આ પેલા સંનિષ્ઠ કાર્ય હરિભક્તના સારાને કહે છે કે આ દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને ક્યારે? કોઈ પકાર નામના વ્યક્તિથી, જેનું નામ પકારથી શરૂ થાય છે, એ પકારાધીન વ્યક્તિને તારે મુલાકાત થશે અને ત્યાર પછી ટૂંક જ સમયમાં તારું તું મરી જઈશ. પેલા એ તો બહુ ધ્યાન ના દે કે આ તો હોતું હશે, આ હંબક છે, આ તો બધું આ બધા ગપગોડા છે, આ તો પેલા પૈસા કમાવાની બધી આખી બાબત છે. પણ દિવસ નજીક આવે ત્યારે અંદર તો ફાટે કે નહીં, પેલા થી કે આ તો ઠીક છે, આમ છે આમ છે, પોતાની જાતને સમજાવવા માટે એમ જસ્ટિફાય કરવા માંગે કે ના ના તું ખોટું આવે કે આવું તો હશે કે આવું. પણ જેમ જેમ દિવસ નજીક આવું ને એને અંતરમાં કંઈક થાય કે હવે કંઈક થશે, એટલે બધી સાવચેતી લઈ લીધી. આમ વારથી ના બોલે પણ તંગડી ઊંચી ને ઊંચી કે બદલે ગાડીમાં ધ્યાન રાખ્યું, આમ કરું તેમ કરું નાવા ધોવામાં. એ જ દિવસે બનવા જો કે એવું બને છે કે સ્વામી બાપા દિલ્હીમાં હતા અને આ એમના જે બનાવી થાય ને શાળા બનાવી, એમને સાંઈ બાપાના દર્શન કરવા માટે બહુ કેટલા વખતથી આગ્રહ કરતા, પેલા ના જ પડે ના જ પડે ના જ પડે. આ દિવસે એમને હા પડાઈ ગઈ, ભગવાનનું કર્યું એવું, આ દિવસે હા પડાઈ ગઈ. અને એના સંબંધની સાથે બાપા પાસે આવે છે. બાપા પહેલો જ પ્રશ્ન પૂછે, કઈ વ્યસન છે? બાપાનો સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે ને, કઈ વ્યસન છે? પેલા ભાઈથી ઉપર સામું જોવાયું નહીં, નીચે જોઈ લીધું કે સ્વામી કયું વ્યસન નથી, બધું જ છે. બાપા કે આજથી બધું બંધ. એક ઝાટકે એમનું દારૂ માંસ જે આપણે સિગરેટ બધું જ એક સાથે જતું રહ્યું. અને પછી એ બહાર આવે છે, એકદમ સ્ટ્રાઇક થાય છે. અને ત્યાં પછી પેલા સંબંધીને સંતોને વાત કરે છે કે પેલો જ્યોતિષ હતો ને એની વાત સાચી હતી, આ જ તારીખ મને નક્કી કરેલી કે આ તારીખે હું મરી જઈશ, એની વાત જરાય ખોટી નથી, મને પકારાદી નામના વ્યક્તિ મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને મારું મૃત્યુ થઈ ગયું. કયું મૃત્યુ? મારું જે પૂર્વ જીવન હતું, મારું જે ખરાબ જીવન હતું, એ સાવ હવે નષ્ટ થઈ ગયું, મરી ગયો, હવે આજથી મને નવું જીવન મળે છે. આજથી મારો માટે એક નવો જન્મ છે. મેં કંઠી ધારણ કરી છે, હવે આજથી નવો ગિલ્લી નવો દાવો. આ એક સૂક્ષ્મ જીવન છે ને સ્વામી બાપાએ આપને આ નવું જીવન આપ્યું છે. યોગેન્દ્ર સ્વામી લગભગ એમની કવિતા એક પર્થમાં લખ્યું છે કે જ્યારે આવા ગુરુમાં આપણે પરવાના થઈ જાય છે, પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું, નવજીવન આપમાંથી કમાવું. આપણે પ્રમુખ સાહેબ મારામાં જ્યારે આવી રીતે સમર્પિત થયે છે, શરણાગત થયે છે, એ આપને આવી રીતે આ કંઠી ધારણ કરીને ભગવાન આશ્રય કરાવીને આપને એક નવું જીવન આપે છે. એક સાધુ એકવાર વાત કરેલી, સાધુએ અમારા સાથેના દીક્ષાર્થી, એમને કીધું કે જો સ્વામી બાપાએ મને અપનાવ્યો ના હોત અને મને જો સાધુ ના કર્યો હોત તો મારા જીવનમાં ત્રણ જ વસ્તુ બનત, ત્રણ જ વસ્તુ. કે શું? કે કાં તો મારું ખૂન થઈ જાત, કાં તો હું જેલમાં મળી જાત, કાં તો એઇડ્સથી મરી જાત. આ પ્રમુખ સ્વામી મહારાજનો સાધુ બોલે છે કે સ્વામી બાપાએ મને અપનાવ્યો, મને હેત કર્યું, મારા જીવનનો આખો માર્ગ પલટાવી દીધો, અત્યારે હું ભગવા કપડામાં બેઠો છું, સ્વામી બાપા મને મળ્યા છે ત્યારે. જો ના હોત તો મને કલ્પના થતી કે હું ક્યાં હોત, શું કરત. આ સ્વામી બાપાનું જીવનદાન નથી, આ સ્વામી બાપાનું એક બહુ જ મોટું કાર્ય છે. આપણે બધાને આ રીતે જીવંત રાખે છે, જીવન આપીને પણ આપણે જીવંત રાખે છે. 91 સાલમાં જયારે સ્વામીશ્રી પરદેશમાં ભવ્ય ડંકો મારીને પાછા આવે છે, એ વખતે અક્ષરજીવન સ્વામી એમનું એક સ્વાગત ગીત લખે છે. હિન્દીમાં બહુ સુંદર એક સ્વાગત ગીત હતું, સ્વાગતમ ઓ સ્વાગતમ. એમાં એક કડી આવે છે, સ્વામી બાપા કેવી રીતે જીવન આપે છે. એમાં કડીમાં લખે છે, વિશ્વભર મે જાકે તુને ધર્મ કા શાસન કિયા, ભૂલે ભટકે જો જે ગિરે થે, ભૂલે ભટકે જો ગિરે થે ઉનકો હે જીવન દિયા. સંસારમાં જે પણ કોઈક માણસો ભૂલા પડેલા હોય છે, જે આમ ભૂલથાપ ખાઈ ગયા હોય છે, સાવ પતન થઈ ગયું હોય છે, જે આશા નિરાશા થઈ ગઈ છે, એ માણસોને સ્વામી બાપા શું કરે છે, ઉનકો હે જીવન દિયા. સ્વામી બાપા એ લોકોને એક નવું જીવન આપે છે. આ એક બહુ જ સૂક્ષ્મ બાબત છે. સ્વામી બાપા જીવનના સાચા માર્ગ બતાવે છે. જે જીવનમાંથી હતાશ થઈ ગયા છે, જે મૃતપ્રાય, જેને જીવન જીવા જેવું લાગતું નથી, એવાને પણ સ્વામી શ્રી કેવી રીતે જીવન આપે છે એના એક બે પ્રસંગ આપણે જોઈએ. સ્વામી બાપાનો આ પ્રસંગ એક વડીલ સંત પાસેથી સાંભળેલો. 96 સાલમાં આપણા શારજામાં આ પ્રસંગ બને, 96 સાલમાં શારજામાં આપણા એક સત્સંગી ફેમિલી છે, બે ભાઈઓ, આમ તો ચુસ્ત સત્સંગી, અને બહુ જ બે છોકરાઓ બે ભાઈઓ પણ બહુ જ બાહોશ, બહુ જ હોશિયાર. એ લોકો સાથે મળીને એક ધંધો કરેલો, ધંધોમાં પણ એક શરૂઆતમાં તો બહુ સફળ ગયા, એ લોકોનો સંપન્ન બહુ સારો, પણ કોણ જાણે કેમ કંઈક કારણોસર ધંધામાં એકદમ ફટકો પડ્યો. એ મંદી થઈ આજુબાજુ કંઈક શું મને ખ્યાલ નથી, પણ ધંધો છે ને આખો સાવ ખાડે પડવા આવી ગયો, અને એટલું બધું માથે દેવું ચડી ગયું, આ લોકો તો આમ આમ સાવ કંટાળી ગયા. કારણ કે રોજ પેલા લેણદાર બાણું ખખડાવે કે પૈસા આપો પૈસા આપો, મોઢું શું બતાવો, આખા સમાજમાં લોકોને ખબર પડી ગઈ કે આ લોકોએ દેવું દેવાડું ફોકાડ્યું છે, અને એ લોકોના બૈરા છોકરાને પણ લોકો છેડતી કરે, એ લોકોની સહન ના થાય કે આપણે કંઈ પ્રતિષ્ઠા નહીં. આપણે એક વખતે જે આપણું સ્ટેટસ હતું, જે મોભો હતો સમાજમાં, આજે આપણે સાવ આવા થઈ ગયા, કેવી રીતે જીવશું હવે આગળ. એ લોકો સાવ આમ નિરાશ થઈ ગયા, એ લોકો સાવ બલહીન થઈ ગયા. બે ભાઈએ નક્કી કર્યું કે આપણે આપઘાત કરીએ, કે બસ હવે જીવન જીવા જેવું લાગતું નથી. એ લોકોએ વિચારને એ લોકો પ્રયત્ન કર્યો, એ લોકોએ વ્યવસ્થિત આયોજન કર્યું. એક ભાઈ જઈને ઝેર લાવે છે, અને ઝેર લાવી એ લોકો બધું આખું ઇન્સ્ટ્રક્શન વાંચી લે છે, બધું વ્યવસ્થિત, અને ઝેર પીવા જાય છે ને, એ વખતે એક ભાઈને યાદ આવે છે કે આજે તો રવિવાર છે, આજે રવિવાર છે, એટલે બાપાની આજ્ઞા છે કે રવિ સભા ભરવી, ચાલો ને આપણે છેલ્લે છેલ્લે રવિ આપણે આજ્ઞા પાડી લે, મરવાનું તો છે જ, નક્કી જ છે, બે ત્રણ કલાક આગું પાછું મોડું, ક્યાં ખાટું મોડું થાય છે, એટલે આપણે પહેલાં રવિ સભા ભરી આવે, ઝેર તો ટેબલ ઉપર જ રાખશું કિચનમાં, અને આપણે જરાય ના નહીં આવીને સીધા આપણે એ પહેલું કામ જ કરવાનું છે કે ઝેર જ પીવાનું છે. આવા નિર્ધાર સાથે એ લોકો રવિ સભામાં જાય છે. રવિ સભા એ વખતે શારજામાં અત્યારે મને કે સેન્ટર થઈ ગયું છે, એ વખતે ફરતી સભા થતી હતી, હરિભક્તોના જુદા જુદા ઘરે વારા ફરતી ફરતી સભા થતી હતી. જે હરિભક્તના ઘરે સભા થતી ચાલતી હતી, એ હરિભક્તે કંઈક પત્ર સ્વામી બાપાને લખ્યો હશે ભારત, એટલે એના સંદર્ભમાં સ્વામી બાપાને કંઈક એ જ વખતે ચાલુ રવિ સભામાં બાપાનો ફોન આ પેલા ઘર માલિક ઉપર જાય છે, અને બધી પેલી જે પત્રના સંદર્ભમાં જે કંઈ વાત હશે બધી વાત પૂરી કરી. અને બાપા પૂછે છે કે કેમ છે બધું, શું ચાલે છે? કે બસ બાપા તમારી સ્મૃતિ કરતા આજે રવિસભા છે, અને રવિસભાનો જે સેવાનો લાભ અત્યારે જે ફરતી સભા ચાલે છે જે અમને મળ્યો છે. કેમ કે કોણ કોણ છે? પાંચ ચાર પેલા કુટુંબ હશે આગળ. એટલે પેલા ભાઈ બોલે કે આ છે ના સોલંકી છે ને આમ છે ને સર, કે એમ આ છે કે આપો ફોન. અને આ જે બે ભાઈઓ છે એ લોકો સાથે બાપા વાત કરે છે. કેમ કેમ છે? સારું છે ને? અરે બાપા જોરદાર. ફોન પર એ જ વાત કરે ને કોઈ પૂછે કેમ છે, અરે આનંદ મંગલ ટનાટન જલસા એવું જ આપણે કહેતા હોઈશ. હવે જવાના હતા આપઘાત કરવા માટે, પણ સ્વામીને કે સ્વામી બસ આપણી દયા છે બધું સારું છે. હવે કેમ ને? બસ ચાલો ત્યારે બળ રાખજો, હા બળમાં રહેજો બાપા આશ્વાસ બોલે બળમાં રહેજો. બાપા ખબણી કેવા આમ દૈવથિયા બોલ્યા છે શબ્દ, દૂર રહ્યા થકા પણ બાબા ભારત છે, લોકો શારજામાં છે, ટેલિફોન દ્વારા એ શબ્દ એના હૃદયમાં ઉતરી ગયા. એવા ઉતરી ગયા કે કેવું આ કોઇન્સિડન્સ આખું બની ગયું કે આપણે આ દિવસે અહીંયા આપણે રવિસભામાં ગયા, આ હરિભક્તના જ ઘરે સભા થઈ, એ હરિભક્તે જ પત્ર લખ્યો, એ જ વખતે જ બાપાએ ફોન કર્યો, એ જ વખતે બીજા કોઈ સામે આપણી સાથે જ ફોન પર વાત કરી, અને બાપાએ આ જ શબ્દ પ્રયોગ કર્યો કે બળમાં રહેજો. બાપાનો કંઈક કહેવાનો મર્મ જુદો લાગે છે. બાપાના શબ્દ માત્રથી એ લોકોને અંતરમાં એટલું તો બળ આવી ગયું. એ લોકો ઘરે આવે છે, બે ભાઈઓ પેલું જે રેડી દે છે બળમાં રહેજો એ સ્મૃતિ સાથે એ લોકોએ દિવસો વિતાવ્યા. થોડીક ધીરજ રાખી ધંધો પાછો ઉપાડ થઈ ગયો અને ધમધકતો પાછો લોકોનો ધંધો ચાલુ થઈ ગયો. સાંઈ બાપા ફરી જ્યારે ત્યાં 1997 શાહ જાગ્યા હતા, આ બે ભાઈઓએ સંતોને આ વાત કરેલી કે સાંઈ બાપાએ અમને જીવતા રાખ્યા છે. આ જીવનદાન છે ને, જે મરવા માટે તૈયાર થઈ ગયા હોય એ લોકોને સ્વામી જીવન આપે છે, જીવંત રાખે છે, આપણા માટે માતા છે. એક બીજો એક પ્રસંગ છે, જ લાંબો છે, આપણે આવતીકાલે જોશું, લાંબો છે. આ જ પ્રકારનો ભાવ છે કે સાંઈ બાપા આપણા જીવનમાં કેવી રીતે જીવનદાતા બન્યા છે, અને વધુ પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરિ, સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વા અવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જ છો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદૃશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવા અને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય, ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાં દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયમાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ. એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વતનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે આવા અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળ કાય પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા, છતાં પણ મહારાજના સાનિધ્યમાં સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાનામાં નાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું. તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાયા. અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા. એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય, પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા, ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ દેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માંગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યાણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું, બધાએ ખૂબ આગ્રહ રાખેલો તો મહારાજને આમ શું, કારણ કે પેટ તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું. પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે, આમ સામાન્ય ખાડા ટીકરા હોય એમ જરા આમ તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે એવી રીતે ચલાવતા હતા. તેમ મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું, મહારાજ કે શું તારા બળદ છે, કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારો સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારો તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે, એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે એ બે ગમે તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવતો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજે તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બડી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું અને કદાચ લીધું હતું તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જે એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા, તમને ખ્યાલ છે. ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે, એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે. અને 1999 કે 2000 સાલમાં જ્યારે સાંકરીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું, તે વખતે સ્વામી